વિશ્વાસીઓ કહું કે તમારો પ્રશ્ન હલ થઈ જશે અને તમારા 30-30 લાખ રૂપિયામાં બચી જશે, વાંધો નહીં આવે, હું તમને કાગળિયા પણ બધું ચોખ્ખું હા વ્યવસ્થિત એને કાયદો સમજાવીને વાત કરે, ખોટી રીતે નહીં કે આનો કાયદો છે પણ હવે આ કાયદાની સલાહ આપે એટલે એને ફી તો ચાર્જ થાય ને, એટલે કે હું ફી નથી લેતો પણ હું કહી દઉં કે પેલા અનાથ આશ્રમમાં જઈને તમે 25 લાખ આપ્યા હું મને 5 દેખાડો એટલે તમને સલાહ આપી દઈશ. તો આવા રોજ 2-4 જણા જુદી જુદી સંસ્થાઓ મેં મોકલે છે કે જાઓ 10 લાખની પહોંચ ફળી આવો, 5 લાખની પહોંચ ફળી આવો. આવો માણસ છે કૃષ્ણમૂર્તિ, આખા ઇન્કમટેક્સના ચોપડા એના મગજમાં છે, પ્રશ્ન ઉભો થાય કાયદો આપી દે સામે. તો એ કૃષ્ણમૂર્તિ પછી બધા બેઠા હતા પછી હસતા હસતા કે નહીં નહીં વો તો સૌ છોટા મોટા ચાલતા રહેતા હે, હવે આને છોટા મોટા કહેવાય? પછી 1-50 લાખની વાતો થતી અને આટલા બુદ્ધિશાળી માણસ, આટલા તેજસ્વી માણસ, દેશ પરદેશમાં ફરેલા મોટા મોટા માણસોને મળેલા. ઉઠતી વખતે અમે એક પ્રશ્ન એમને પૂછ્યો, અમે પૂછ્યું કે ઇફ યુ વોન્ટ ટુ એક્સપ્લેઇન પ્રમુખ સ્વામી ઇન 1 સેન્ટેન્સ વોટ વુડ યુ સે, કે જો તમને કોઈ એમ કે પ્રમુખ સ્વામી મહારાજનું 1 વાક્યમાં તમે વર્ણન કરો તો તમે શું વર્ણન કરો? એમની આંખમાં લિટરલી આંસુ આવી ગયા. બોલો, અમે તો આમ નજરો નજર આમ 4 ફૂટ દૂરથી જોયેલા, કારણ કે 1-1.5 કલાક અમે બેઠા ને એમાં 1.25 કલાક તો પ્રમુખ સ્વામીની જ વાતો થઈ, એણે જ અમને કરી. અમે સાધુ તરીકે કોકને મહિમા કહેવા જઈએ તો એ અમને મહિમા કહેતા હતા પ્રમુખ સ્વામીનો, અમને તો આનંદ થતો હતો એ સામ કહેતા હતા. પણ આ પૂછ્યું કે 1 વાક્યમાં તમે પ્રમુખ સ્વામીનું વર્ણન કરો, ત્યારે બોલ્યા કે હિઝ ફેસ ઇઝ સો પાયસ યુ જસ્ટ મેલ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિમ, કે એમનું મુખારવિંદ એટલું બધું પવિત્ર છે, એટલું બધું નમ્ર અને વિવેકી છે કે તમે એમની સામે ઉભા હો તો તમે ઓગળી જાઓ. એટલે અમે બીજો પ્રશ્ન પૂછ્યો સંતોએ કે વોટ ડુ યુ એક્ઝેક્ટલી મીન બાય મેલ્ટિંગ ડાઉન, કે તમે કહો છો કે આમ ઓગળી જાઓ એનો મતલબ શું? ત્યારે કૃષ્ણમૂર્તિ બોલ્યા આંખમાં જળઝળિયા સાથે આમ હાથ જોડીને, જાણે પ્રમુખ સ્વામી મારા સામે બેઠા હોય એમ, કે આઈ મીન, કે હું એમ એનો અર્થ એમ કાઢું છું કે તમે, એટલે એમ કે વોટ ડુ યુ મીન બાય મેલ્ટિંગ ડાઉન, કે તમે એમ કહો છો કે આમ ઓગળી જાઓ એટલે શું? તે પોતે બોલ્યા કે મને એમની સામે ઊભો હોઉં કે એમના ફોટા સામે જોતો ત્યારે મને અંતરમાં એમ થાય છે કે મને કંઈક સેવા સોંપે તો હું એમને રાજી કરવા માટે પ્રેમથી સેવા કરું. હા, કેવી ભાવના કહેવાય માણસ, કે આઈ બાય મેલ્ટિંગ ડાઉન આઈ મીન કે આઈ વોન્ટ ટુ સર્વ હિમ, મારે એમની સેવા કરવી છે. અને કે મેં પ્રમુખ સ્વામી મહારાજને કેવડાવ્યું છે કે જ્યારે પણ મારી જરૂર હોય મારી સેવાની ત્યારે પ્રેમથી મને આજ્ઞા કરજો, હું રાજી થઈને તમારી સેવા કરીશ. જો કેવી ભાવના અંતરમાં. પણ સ્વામીના મુખારવિંદ વિશે બોલ્યા કે હિઝ ફેસ ઇઝ વેરી પાયસ, એમનું મુખારવિંદ છે ને અત્યંત પવિત્ર છે, અત્યંત નમ્ર છે, અત્યંત વિવેકી છે. તો આ ગુણ પ્રમુખ સ્વામી મહારાજને મુખારવિંદમાં જોડાણો. પેલા ભવાની શંકરને શું થયેલું? સ્વામિનારાયણ રૂપાળા બહુ. અને કૃષ્ણમૂર્તિને શું થયું? કે પ્રમુખ સ્વામી મહારાજનું મુખારવિંદ પવિત્ર બહુ. તો જો ભગવાન અને સંતના દરેક અંગમાં, એમની આંખોમાં, મુખારવિંદના એમના લટકામાં સહેજે એવું ઐશ્વર્ય રહ્યું છે કે જે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના દર્શન કરે, આ શબ્દો મહારાજે વચનામૃતમાં વાપર્યા છે કે શ્રદ્ધાએ કરીને એમના દર્શન કરે, એની વૃત્તિ, એના મન, ઇન્દ્રિયો, અંતકરણ પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. તો જેવી શ્રીજી મહારાજની મૂર્તિ દિવ્ય અને આકર્ષક હતી, એવી જ આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ એ પણ એકદમ દિવ્ય અને આકર્ષક છે. હવે જ્યારે જ્યારે દર્શન કરીએ ત્યારે થોડા આવા પ્રસંગોની સ્મૃતિ સાથે મહિમાથી દર્શન કરીશું એટલે આપણને બધાને વધારે આનંદ આવશે. આ તો અમારે ને તમારે બધાએ શીખવાનું છે, પણ વારે વારે આવી વાતો કરીને કે સાંભળીને આપણે બધાએ આવા બધો મહિમા સમજીને એમના દર્શન કરતા શીખવાનું છે. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આવા દર્શન આપણને કાયમ રહે અને આવા દર્શનની સ્મૃતિ પણ આપણને કાયમ રહે, એટલે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. આવતીકાલે પારાયણમાં જેવા શ્રીજી મહારાજના હરિભક્તો અને સંતો હતા એવા જ હરિભક્તો અને સંતો આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને જોવા મળે છે, એ ભક્તોના આખ્યાનો આપણે આવતીકાલે પારાયણમાં સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે સર્વસાધન કરતા સંગ બળવાન છે, સંગે બધું, જેવો સંગ એવો રંગ, એટલે સંગ બળવાન છે. તો સ્વામી કહે સર્વસાધન કરતા, સર્વસાધન કરતા, સાધનો આપણા અનેક સાધનો કરીએ પણ સંગ જેવું કોઈ બળવાન નથી. કેમ? જે સંગ થકી સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે, ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય છે, બધું સંગ વડે થાય છે. અને જેવો સંગ એવો રંગ, પણ સારો સંતનો સંગ હોય, એકાંતિક સંતનો સંગ હોય, જે મારી વાત ના કરે, જે બળની વાત કરે અને વર્તનમાં હોય, ખાલી બળની વાત કરે એવું નહીં, વર્તનમાં હોય અને બે કામ હોય, તો માટે સર્વપ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય, ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી આવડે છે, બધું સંગ થકી થાય. સંગ એટલે સારો સંગ હોય તે આપણું કામ થાય. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે. દેશકાળ આઠ છે, એમાં પણ સંગ મુખ્ય બળવાન છે, પણ સંગને મુખ્ય કહે છે. તથા નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે. શ્રવણ ભક્તિ, નવ પ્રકારની ભક્તિમાં શ્રવણ ભક્તિ, એટલે એ સંગ થકી જ આવે છે, તે પણ સંગ થકી આવે છે. અને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરો એમ કહ્યું છે. શિક્ષાપત્રી આપણે રોજ વાંચીએ છીએ, સાધુ સમાગમ કરો નિત્ય, કોઈ દિવસ ખાલી ના જાય, નિત્ય સાધુ સમાગમ. શિક્ષાપત્રીમાં કહ્યું નિત્ય પ્રત્યે સાધુ સમાગમ કરો એમ કહ્યું છે. નિત્ય પ્રત્યે કોઈ દિવસ ખાલી ના જવું જોઈએ. ને વચનામતમાં પણ સંઘનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. વચનામતનું પણ સંઘ શુદ્ધિનું આખું વચનામત છે, એમાં પણ સંઘ કેવો છે કરવું બધું. પણ ટૂંકમાં સંઘ વચનામતમાં પણ સંઘનું પ્રધાનપણું કહ્યું છે. માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સંઘ કરવાનું પ્રતિપાદન કરે છે. પછી છેવટે સ્વામી કહ્યું કે બધા શાસ્ત્રો સત્પુરુષનો સંઘનો સમાગમ કરવાનું કહ્યું છે. એટલે સંઘ પણ સારો હોવો જોઈએ, બળવાન હોવો જોઈએ, મારી વાત ન કરે, બળની વાત કરે અને વર્તન હોય એવો સંઘની વાત કરીએ. માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સમાગમ કરવો પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો, તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેઓ સમાસ થાય. હવે જેવા પુરુષનો સંગ થાય તેવા હવે વર્તન વાતું બે હોય અને એવા સાધુનો સમાગમ હોય તો હવે ટૂંકમાં જેવો સમાગમ જેવો સંગ એવો રંગ. તે સંગ કરવું તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેઓ સમાસ થાય. સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય. માટે કોઈને એક અંગ હોય, વૈરાગનું અંગ હોય, તપનું અંગ હોય, સેવાનું અંગ હોય, પણ સર્વગુણે બધા ગુણ હોય, સર્વદેશી પુરુષનો સંગ હોય તો આપણે જે ગુણનો આપણે મનમાં હોય તે ગુણ સર્વદેશી પુરુષ હોય એનાથી આવે. એમાં બધો ભંડાર છે એટલે તે ગુણ તમે ખેંચી શકો. માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે. આ તો આપણને મળ્યા છે એટલે આપણને ખ્યાલ નથી, પણ જે આ સત્સંગની વાત સમજાય તો બધું આ હા હા પકડમાં આવે. તો વિજ્ઞાન સ્વામી બહુ મુમુક્ષ હતા, ખરા ખપ્પાર હતા. તે મહારાજની મૂર્તિ આગળના પહેલાં તો પ્રાગજી ભક્તને જોયા, પણ તમે મન બેઠું નહીં. પછી મૂર્તિ આગળ એક મહિનો સુધી મૂર્તિ આગળ જપ કર્યું અને મહારાજ ફરી કહ્યું કે તો પ્રાગજી ભક્ત છે એ જ એકાંતિક પુરુષ છે, ત્યાં જાઓ. ફરી વરી ન બેઠું, ફરી એક મહિનો સમાગમ કર્યો, પછી થયું. અને પછી પ્રાગજી ભક્તમાં જે ચોંટ્યા એ તો પછી ખરેખર એ બધું પામી ગયા. અને સંગ કરો તેમાં ગુરુનું સિદ્ધિ ત્રણ પ્રકારની જોઈ. સંગ કરો ત્રણ પ્રકારની શુદ્ધિ જોઈ એને કહે. ગમે એમ પકડીને સમાગમ કરો એવું નથી. ત્રણ પ્રકારની શુદ્ધિ ઉપરથી આમાંથી ખબર પડે. બીજી બધી વાત તો આગળ, પણ ત્રણ પ્રકારની શુદ્ધિ તો જોવી જ. અને સંગ કરો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોઈ. તેની વિકતી જે એક તો તેનું પણનું વર્તન હોય તેનો તપાસ કરવો. પહેલાં પહેલું તો એનું વર્તન કેવું છે એ તપાસ કરો. તેમાં ગુરુશ્રી તે એક તો તેનું પણનું વર્તન હોય તેનો તપાસ કરો. બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું. અને આપણે તો સેવ્યા હોય ઉપરથી મન કરો વચ્ચે સેવ્યા હોય તેની સામર્થ્ય જોઈ. એટલે ગુરુની સામર્થ્ય જોઈ. ગુરુ કેવા હોય, કેને સેવ્યા છે એટલે આપણે તો આઉટ રાઈટ પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી આપા એ તો બધે ગમે છે. એમના ગુણનું વર્ણન, એમનો સંગનું વર્ણન, એમની સામર્થ્ય, સત્તા બધાની વર્ણન કરે છે. એટલે આપણે તો એ વાતમાં તો કાંઈ ખામી નથી. એટલે ખાલી ખામી છે તેના સંગ થકી જે થયો હોય તેને જાણવા, એમ તપાસ કરો. પછી ગુરુ તો હોય સમર્થ

phải vẽ nó thời kỳ quay bạc cơ sẽ y dù ở tận bởi tờ gầm mê tè mà thu bờ râu nì ở tận bởi cơ dù y સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. સર્વકર્તા ઉપાસના સમજવી મોટું સાધન છે. ઉપાસના આપે તો સર્વોપરી સર્વતાર કારણ અક્ષરમહમ પુરુષોમ દાસોસ્મી આ મંત્ર યથાર્થ આપણને મળ્યું છે, પ્રત્યક્ષ મળ્યું છે, પ્રત્યક્ષ પ્રમાણ જે આપે જોવા જઈએ તો પોતે પોતાને અક્ષર માનવું, અક્ષર માનીએ અને તેમાં આ પુરુષોત્તમનો દાસ, પુરુષોત્તમનો દાસ થઈને એટલે કોઈ દિવસ ભગવાન થાય નહીં, કોઈ દિવસ ભગવાન ચેષ્ટા કરે નહીં. પોતે તો અક્ષર છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. સર્વ કરતા ઉપાસના સુધી મોટું સાધન છે. સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. આપણે ઉપાસના લીધે જ બધી પ્રાપ્તિ જે કહીએ છીએ એ ઉપાસના લીધે જ છે. નહીં તો કોઈ કોઈ પ્રાપ્તિ નથી, કોઈ કાંઈ નથી. અને આપણે પણ ભેગા થઈને આ ભક્તિ કરી એ કાંઈ રહે નહીં. ઉપાસના મુખ્ય છે. અને સ્વામીની વાત બીજી વાતમાં કહ્યું છે, જેને નિષ્ઠા થઈ અને સર્વે પૂરું થઈ ગયું એને કાંઈ બાકી રહ્યું નથી એ નિષ્ઠા. આપણે નિષ્ઠા છે પણ ધડ કહી ઉપાસના ધડાવતા રહેવું, રોજ રોજ એને એમાં આગળ વૃદ્ધિ પામવી. તે સર્વપર તે સર્વોપરીને સર્વતાને અવતારીને સર્વકારના કારણ સમજ મહારાજને સમજવા, એક તો એ સમજવાનું છે. એ તો આપણે આ ઉપર ઉપરથી તો સમજ્યા છીએ પણ અંતરમાં જે મહારાજને સર્વોપરી સમજ્યા હોય તો તમારું વર્તન બધું ફરી જાય, કાંઈ બાકી રહે નહીં. ખાલી મહારાજને સર્વોપરી સમજ્યા હોય તો પણ બધું કેટલું બધું ફેરફાર થઈ જાય. સર્વે સર્વતાના અવતારીને સરકારના કારણ મહારાજ સમજવા, એક તો એ સમજવાનું છે. બીજો ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. અને સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે જે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું, તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. એક તો ભગવાન નિર્દોષ સમજવા, કોઈ રીતે દોષ સર્વે સર્વે ગુણે સંપન્ન અને સર્વે દોષે રહિત એમ મહારાજને સમજવું. એ તો એકાંતિક ભક્તને પણ એવી ઉપમા અપાય છે. તો ભગવાનની તો પણ ભગવાને લીધે છે બધું જે એકાંતિકપણું છે, ધર્મજ્ઞાન વૈરાગ વગેરે ભગવાનને લીધે જ છે. આ ભગવાન ના હોય તો બધું ઠપ, કાંઈ આગળ વધે નહીં. તો શ્રીજી મહારાજ સર્વકાળના કારણ એવા છે, એમને લીધે બધું ચાલે છે. એટલે એક તો મહારાજને મારાનું સ્વરૂપ સમજવું ખરેખર એ કેવા છે. એક એક ગુણ હોય તો આપણને વારી જઈએ. જો હમણાં કીર્તનો બધા બોલાયા એમાં એક એક ગુણને લીધે શ્રીજી મહારાજ નક્ષિક દંત પંક્તિ અને બીજા બધા ગુણો ગવાયા, એમાં એક એક ગુણને લીધે મહારાજ સર્વોપરી છે. પણ મહિમા મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે. ને મહિમા વતે સર્વે સાધન થાય છે. ને મહિમા કરતા સર્વ કરતા બળવાન છે. તે શ્રીજીમાં જે વચનાત્મક કહ્યું છે જે
એમ સમજીને પોતાને ભ્રમરૂપ માનીને સ્મૃતિ રાખવી, એ કરવાનું છે. હવે મુદ્દો કઠણમાં કઠણ વાત આવે છે, પોતાને ભ્રમરૂપ માનીને આપણે ભયરૂપ માનીને બધું કરીએ છીએ. દેહ જળ આપણે જાતિ નાત જાત બધું એ બધું એવું જીમાં ઠસી ગયું છે, એટલે ભ્રમરૂપ તો બાજુ મૂકી પણ આપણે બાયો ચડાવીને રંગ રાખીએ છીએ. એ બધું એ બધાનું કારણ આ છે. જો આપણે ખરેખર ભ્રમરૂપ માનવું, માનવાથી બધું ઘણું ફેર પડી જાય. પહેલાં તો માનવું કે તો અને પોતે ભ્રમરૂપ પોતાને માને પણ સામે વ્યક્તિને ના માને તો એ ખોટું. મારે કે મધ્યના 63માં કહ્યું કે સર્વે સંતો હરિભક્તો બ્રહ્મની મૂર્તિ છે, તો પોતે બ્રહ્મની મૂર્તિ માને પણ સામાન ના માને તો એ પણ બધા દિવ્ય છે. બધા સમગ્ર એવો ભાવ હોય. જો મહારાજે તો વાત કરી છે, સંતો હરિભક્તો નિર્દોષ છે અને એના નિર્દોષપણાની વાત બીજાને કરવી, એ બે વાત આવી ગઈ. આપણે નિર્દોષ જાણીએ પણ કરતા નથી વાત, એટલે વાત વાતમાં બધા નિર્દોષ પોતે પોતાને સમજે પછી આગળ વાત થાય. તો પોતે બધાને દિવ્ય સમજે અને છે જ. મહારાજના પ્રસંગમાં આવ્યો, સત્પુરુષના પ્રસંગમાં આવે, એ દિવ્ય થઈ ગયા છે, પણ તમને સમજાય નહીં, દેખાય નહીં, એટલે બધા ગોટા વરે છે. અને સ્વામી દ્રષ્ટા લીંક વ્યાય તો એનું બચ્ચું કેવું, અને હાથળી વ્યાય તો એનું બચ્ચું કેવું થાય, ભેંસ જેવું. તે એની સામર્થ્યમાં ફેર, જેવા ગુરુ મળે જેવું સંગ થાય, એટલે આપણે બધું બરાબર છે, લાઈનમાં છે, પણ ખાલી આપણને શ્રદ્ધા નથી. શ્રદ્ધાની ખામી છે. શ્રદ્ધા જેટલી શ્રદ્ધા હોય, તીવ્રતા હોય, એવા ગુણ આવે. બીજું બધું બરાબર છે, ઓલ રાઈટ છે, બધું સેટ થઈ ગયેલી છે, પણ આપણી શ્રદ્ધામાં ડગમગાટ થાય, એને લીધે ફેર પડી જાય. તે મારે વચનાત્મા કહ્યું છે, જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે. ને ભગવાન તો અપાર ને અપાર રહે છે, માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. મહારાજ તો અપાર ને અપાર એને ગણના ન થાય. એ શ્રીજીમાં જો આનંદ મુક્તો છે, પણ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મને તુલે ના થાય. અને અક્ષર બ્રહ્મ પણ એમના કરતાં અનંત ગણા ભગવાન મોટા છે. તો ક્યાં કેવી ઉપાસના આવે આપણી રીતે સમજવાની છે. તે ઉપાસના તે જે ઉપાસના સમજે એ આપણને બળ આવે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રીહરિ વાત કરતા કહ્યું, બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. ખાલી કહેવાથી દાસ ન થાય, આવા ગુણ ધરાવે એ દાસ. તો જો શ્રીજી મહારાજે વાત કરી, બીજાનો મહિમા સમજી સેવા કરે,
પોતાનો મહિમા સમજી સેવા કરે નહીં, બીજાનો મહિમા સમજી સેવા કરે. એક તો બીજાનો મહિમા સમજી, પછી એટલે અધર રાખ્યું નથી, સેવા કરે. બે વાત આવી, બીજાનો મહિમા સમજી સેવા કરે અને પોતાનો

અનંત જન્મથી બીજાનો દોષ જોયા છે. પુરુષાર્થ તો કોઈ અંતરદ્રષ્ટિ કરી નથી. રમાકર પોતાના દોષ જુએ. એટલે આપણે દાજા હોય ને. તપ થાય કે અમે શું કર્યું છે આખી જિંદગી. આ સત્સંગ આવો મળ્યો તો કાંઈ ધોર્યું નહીં. એ રીતે પછી પોતાના દોષ દેખાય ત્યારે મજા આવે. મલમ પટ્ટીની જેમ અસર થાય. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જોઈએ તે દાસ એ નથી દેખાતું. ભગવાનની કૃપા હોય તો પોતાના દોષ દેખાય. એ દેખાતા જ નથી પોતાના દોષ. બીજા ચટકી એમ ફટ દેખાય બીજાનો દોષ. અને પોતાના દોષ અંતરદ્રષ્ટિ બધી કેટલી બધી કરે તોય દેખાય નહીં. અને એ વિના માનીએ દાસના દાસ થાય એટલે કચરી જઈએ એવા મનમાં જે ઉપર ઉપરથી હોય ને એ આવી રીતે ધારે. મારે કરવાનું મારે કરવાનું અને પોતાને કચરવાનું. અને આપણે કોઈ અસ્તિત્વ નહીં તો આ છે દાસનો દાસ થાય એ સિદ્ધ છે. દાસનો દાસ દીપકનો દાસનો દાસ થાય એ છે. એને તો ચડ્ડી પહેરતા એ ના આવડે. હવે આના દાસનો દાસ થવાની વાત. પણ એવો મહિમા છે. આ ખોટી મહિમા ના સમજાય તો એ બધું સત્સંગ કર્યો જ નથી. દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. હવે બીજી વાત કહે. ધ્યાન ભજન યોગાભ્યાસ જપ તપ ત્યાગ વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ માને ને એનું ફળ દાસના દાસ થવું એ છે. પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. ભક્તના દાસનો દાસ થઈને રહે. ભગવાનના ભક્તનો દાસ થઈને રહે. આવી વાત સત્સંગ નથી કરું.

પણ શ્રેષ્ઠ મને પણ આવું કઠણ છે એમને એમ નથી. બીજું બધું થઈ શકે, બધું થઈ શકે. દાસનો દાસ થવાનું એ મગજમાં ફિટ જ ના થાય. પછી બીજી વાત તો આગળ એને લાગે મહારાજ શું કરે છે. આપણું અસ્તિત્વ જ નહીં, કાંઈ નહીં, એ બધું થાય. ભાઈ ખોટે પાટે ગાડી જતી હોય દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. કોઈ ગુણનું માન સંત પાસે ના રાખવું. અમે અમને તો અનંત ગુણ છે. હવે એમની આ ઓલા સોનાની લંકા હોય એમાં તમે પોતાની આંગળીમાં

0: નીતિ હોય દેખાડીએ એના જેવું છે. સંતમાં અનંત ગુણ છે. કોઈ ગુણનું માન સંત પાસે ન રાખ. જે અભિમાન રાખે છે તપાસવાનું, પોતાની તપાસવાનું. બધા બાળકે વાત કરી, પોતાને બધું ઘસવાનું, પોતાને સહન કરવું, બધું પોતા ઉપર લે તો એ શ્રેષ્ઠ. અને મહારાજને ખૂબ ગમે. કોઈ ગુણનું માન સંત પાસે ન રાખ. જે અભિમાન રાખે છે તેના પ્રત્યે અમને સહેજે અરુચિ રહે છે. નંબર કાઢી નાખે. જે અભિમાન રાખે છે, પોતાને આમ બહુ માને છે અને પોતાને, મહારાજ કે અમને સહેજે અરુચિ થાય છે. સહેજે એના અભિમાન રાખે છે તેના પ્રત્યે અમને સહેજે અરુચિ રહે છે. સરળ ચિત્ત રહેવું. એક બે ગુણ હોય તો આપણે કેટલો કહેવાય. અનંત ગુણનું મૂળ સરળતા વિના મેરું જેટલા ગુણ હોય તો પણ ટકાલેથી પણ 10 ગણું મોટું છે. એટલા બધા ગુણો હોય પણ ત્યાં ટકે નહીં. સરળતા હોય તો જ ટકે. ચાવી માસ્ટર કી સરળતા, નહીં તો ટકે. એટલા બધા ગુણ હોય તો ટકશે જ નહીં. રાજાઓ પણ મોટા પાસે નમતા રહે તો તેની કીર્તિ વધે છે. નમે નહીં તે બધું ખુએ છે. નમે નહીં પણ અંતરમાં તો રહે. નમવું જોઈએ, મારે આ કરવું જોઈએ. બહુ છક છે તે અનંત દોષોનું મૂળ છે. બીજી વાત, બહુ છક છે તે અનંત દોષોનું મૂળ છે. ભવ બ્રહ્માદિકને છેક છકને લઈને વિઘ્ન આવ્યા માટે દાસના દાસ થઈને રહેવું. દાસના દાસ થઈને રહે તેને વિઘ્ન નડતા નથી. પૂર્વે ઉદ્ધવ પ્રહલાદ થઈ ગયા તેની રીતિ જોવી. એવા મોટા પ્રહલાદ, આવા મોટા મોટા ભક્તો થઈ ગયા એની રીત જોઈ, એને અનુસરવું, એને ફોલો કરવું. પૂરો પ્રહલાદ થઈ ગયા તેની રીત રીતિ જોઈ. તે ભક્તોમાં શિરોમણી હતા બધા ભક્તો. ભક્તો પણ બહુ જુદી વાત છે. ભક્તો પણ ભગવાન સાથે એકતા થાય એ ભક્તો પણ કહે. તો પણ તે ભક્તોમાં શિરોમણી હતા તો પણ તેમણે દાસના દાસ અને તેના પણ દાસ થવા વરમાં ગયા. અમે તો દાસના દાસ જ હતા પણ મારા શ્રીમાં પોતે વાત કરે છે. સર્વોપરી ભગવાનને જેના પર કોઈ નથી એ વાત કરે છે. તે ભક્તોમાં શિરોમણી હતા તો પણ તેમણે દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માંગ્યા છે. સત્સંગ નંબર ભાઈ મારે પહેલાં જ કહીને, દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. એના ઉપર જવું, આ લાઈન ઉપર જ રસ. બસ મારા ભેટે તમે છોડે જ નહીં. એવા ભક્ત હોય છોડે જ નહીં. તે ભક્તો હોય તો પણ તેમને દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માંગ્યા છે. હવે આવી તો વાત બધી ઘણી છે સહજાનંદ સ્વામી મહારાજની.
1: આગળ એમના મામા ઉપર આવ્યો અજા પટેલ ઉપર. એમાં 18 જણના નામ લખેલા કે આ બધા જ્યાં હોય ત્યાંથી સાધુ થવા માટે ચાલે આવજો. અને એ રીતે કાગળ મળે એટલે અજો પટેલ જવા તૈયાર થયા.

એનો જે આ ભાણિયો કલ્યાણદાસ એમ ચોરીમાં બેઠેલો, અને એણે કહ્યું ક્યાં જાઓ છો તમે? કે મહારાજ નો કાગળ આવે છે સાધુ થવાનો, કે લાવો બતાવો. કે પછી એણે વાંચ્યો કે આમાં તો મારું નામ છે. ક્યાંથી છે તારું નામ બતાવ? તો 18 માં તો નામ હતું જ નહીં. ત્યારે એ કલ્યાણદાસે કહ્યું કે જો આમાં 18 ના નામ પછી મહારાજે વગેરે લખ્યું છે, તે વગેરેમાં હું આવી ગયો કે નહીં, માટે હું પણ તમારી સાથે આવું છું. તો મીંડળ સોતા એ પોતે સાધુ થવા માટે નીકળી ગયા અને મહારાજને મળ્યા ત્યારે મહારાજ રાજી થઈ ગયા. અને મહારાજે કહ્યું કે તમે અદ્ભુત કામ કરીને આવ્યા છો, માટે તમારું નામ અમે અદ્ભુત આનંદ રાખીએ છીએ. તો આવી પ્રકારના આ વૈરાગ્યવાન સંતો હતા. આપણે તો વગેરેમાં નામમાં આપણું તો કંઈ કોઈ ગણવાનું આવે જ નહીં ને, જમવાની લાઈનમાં વગેરેમાં ગોઠવાઈ જઈએ કે જો આ વગેરે લખ્યું છે આપણે નંબર લગાડી દો અહીંયા વીઆઈપીમાં. પણ આ સાધુ થવામાં વગેરેમાં આલી નીકળવું એ કંઈ આમ અઘરું કામ છે. આપણું નામ લખ્યું હોય તો આમ પૂછીએ કે આ બરાબર છે ને, કે સ્વામીએ જ કાગળ લખ્યો છે ને, કે કોઈ બીજાએ નથી લખ્યો ને. જાત જાતના સંકલ્પ થઈ જાય. પણ આ લગ્નની ચોરીમાંથી પણ સાધુ થવા નીકળી ગયેલા એવા પોતે કલ્યાણદાસ 100 વર્ષ સુધી જીવેલા. શાસ્ત્રીજી મહારાજે પણ એમની સેવા કરેલી અદ્ભુતાનંદ સ્વામીની. એવા પોતે પરમહંસ હતા. સાધુ થયા પછી પણ 2-3 વાર એક સાથે એમને ધન અને સ્ત્રીનો યોગ થયેલો. એકવાર વિચરણ કરતા કરતા ખાનદેશની અંદર ત્યાં ફેની ઉપરથી આપણને એમની એક તો સામર્થ્યનો ખ્યાલ આવે, બીજું એમણે જે કાર્ય કર્યું એનો પણ ખ્યાલ આવે. તમે જુઓ તો 1000 ઘેટા હોય ને એને આપણે લાકડી વગર પણ વશ કરી શકીએ, કારણ કે એને કંઈ કરવાનું બહુ હોય જ નહીં. પણ એક સિંહ હોય તો એને આપણે પાંજરાની અંદર વશ કરવો હોય તો બહુ અઘરો પડે. એમાં એક એક પરમહંસ બધા સિંહ જેવા હતા, છતાં પણ મહારાજે પોતાના આંગળીના ટેરવે બધાને નચાવ્યા. કેવા કેવા બધા પ્રકરણમાંથી પસાર કર્યા તો પણ પોતે હાથ જોડીને એમની આગળ ઉભા રહ્યા. બ્રહ્માનંદ સ્વામી પોતે આવા સમર્થ હતા, છતાં પણ મહારાજે એમને પણ ટાટ પહેરાવ્યા. એક પ્રકરણ એવું મહારાજે ચલાવેલું કે બધા સંતોએ ટાટ પહેરવાનું, એટલે પેલું શણિયું કાપડ આવે એ જ પહેરીને ફરવાનું. આવું બધું આમ આ સૂતરમાંથી બનાવેલા વસ્ત્રો પણ પહેરવાના નહીં. ત્યારે આ પ્રકારનું પછી મહારાજે નિયમ આપ્યો અને બધાને કંતાન આપતા હતા બબે હાથનું. હવે એમાં બ્રહ્માનંદ સ્વામીનો વારો આવ્યો, એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ઉભા રહો, બે હાથનું કંતાન ફાડતા પહેલા વિચાર કરો, મારા શરીર સામે જુઓ, મારું શરીર સ્થૂળ છે એટલે થોડુંક 2-3 હાથ વધારે કંતાન આપજો ત્યારે મારે મેળ પડે એવો છે. મહારાજ કે નિયમ એટલે નિયમ, બધાને 2 હાથનું આપવામાં આવે એટલે તમને પણ 2 હાથનું જ મળશે, શરીર ઉતારી નાખો. બ્રહ્માનંદ સ્વામી કે ઉતારું, પરંતુ આમ આ તો કઈ સ્વીત દાવન શરીર ઉતરે એવું ઓછું છે, 2-3 મહિના તો પસાર થઈ જાય ને ડાયટિંગ કરીએ આ તે કરીએ બધું. તો મહારાજ એ કાંઈ ના જાણું, 2 હાથનું કંતાન તમને મળશે. આવી વાત મહારાજે કરી એટલે બ્રહ્માનંદ સ્વામી આજુબાજુ ઉપર નીચે જોવા માંડ્યા. તો મહારાજ કે શું તમે જુઓ છો? ત્યારે એમણે વાત કરી કે હું જોઉં છું કે 1 નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા સિવાય જો બીજો કોઈ ભગવાન દેખાય તેની પાસે હું જતો રહું, પણ તમારા સિવાય બીજો કોઈ ભગવાન આ પૃથ્વીમાં હું દેખતો નથી, માટે તમે આવી જે આપો એ પણ લઈ અને તમારી આગળ મારે રહેવું છે. આવી પ્રકારની શરણાગતિથી આ બધા સંતો રહ્યા. બાકી જેના વેણે વેણે આમ પહેલા તો મખમલી તાકાઓ રાજાઓ પાથરી દેતા, એ બ્રહ્માનંદ સ્વામીને 2 આંગળી વધારે કંતાન માટે પણ મહારાજ પોતે આવી રીતે ચટડાવતા. આવા તો 114 પ્રકરણો હતા, આ તો એકની જ વાત કરી, તો પણ આ પરમહંસો મહારાજની આગળ હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ જેમ તમે કહો એમ અમારે કરવું છે, એ મહારાજની મહત્તા છે. મહારાજની સર્વોપરિતા આની અંદર રહેલી છે કે આવા મોટા મોટા સંતોને પણ આવી રીતે એમણે પોતે વર્તાવ્યા અને એમની પાસે આ લોકોનું કલ્યાણ કરાવ્યું અને એમના આત્માનો પણ ઉદ્ધાર કર્યો. તો આવી પ્રકારની એક કાર્ય મહારાજે આ કાલવાણીની અંદર કરેલું છે. અને ત્યાર પછી ભગવાન એ પોતે બધી લીલાઓ કરતા કરતા આ પૃથ્વી ઉપર પોતાના ભક્તોને સુખ આપી રહ્યા છે અને વિચરણ કરી રહેલા છે. એની અંદર હવે શ્રીજી મહારાજ પોતે મંદવાડની લીલા પણ એક ગ્રહણ કરે છે. ભગવાન તો મનુષ્ય થયા છે એટલે બધા જ મનુષ્યના ભાવ પોતે બતાવે, એટલે એ મહારાજે ઘણી બધી વાર આવી રીતે મંદવાડ પણ પોતાના જીવનની અંદર ગ્રહણ કરેલા કે જેથી ભક્તોને વિશેષ સેવાનો અવકાશ પ્રાપ્ત થઈ શકે. બાકી આમ તો આ મોટા સંતો અથવા તો ભગવાન એ તો કેવા છે, પોતે આવી રીતે પોતાની જાતે જ આ રીતે પોતાનું શરીર સ્વસ્થ રાખી શકે, એમને કે આમ બીમારી પડે કે ના પડે કે એવું કંઈ આવતું જ નથી હોતું. કહે છે ને કે સ્વાધીન કુશલાહ સિદ્ધિમંતઃ. આ જે સિદ્ધિવાળા જે હોય છે એટલે કે ભગવાન અને સંત એ કેવા છે, તો સ્વાધીન કુશલાહ, પોતે જ પોતાની રીતે કુશળ હોય છે. એમને કંઈ દેહ આવી રીતે સારો થાય કે માંદો પણ એને લીધે પોતાને કંઈ તકલીફ હોતી નથી. પણ આ મંદવાળ એટલા માટે ગ્રહણ કરે કે આપણને સેવાનો વિશેષ અવકાશ પ્રાપ્ત થાય. તો મહારાજે પણ આ ઘણી બધી મંદવાળની લીલાઓ કરેલી એકવાર. પરંતુ મંદિરો જો ના હોય તો સંસ્કૃતિ બધી ભૂલી જાય, લોકોને ખબર જ ના પડે કે કઈ આપણી સંસ્કૃતિ. એટલે તમે જુઓ તો મુસલમાનો આવીને આ દેશ ઉપર પહેલા મંદિરો ઉપર આક્રમણ કર્યા છે, કારણ કે લોકો જાણતા હતા કે મંદિરો હશે ત્યાં સુધી આ ભારતને મિટાવી શકાય એવું નથી. તો આ મંદિરોનું કામ એ બહુ અગત્યનું હોય છે, એટલે મહારાજે પોતે એથી પણ આ મંદિરોનું કામ શરૂ કર્યું.
અને બીજું મંદિરો દ્વારા ઉપાસના ટકે. મધ્યના 27મા વચરાતમાં કહ્યું, મહારાજ કહે છે કે અમે ત્યાગનો પક્ષ મોડો કરીને પણ ભગવાનની ઉપાસના રહે એના માટે મંદિરો કર્યા છે. કારણ કે મંદિરોમાં મૂર્તિઓ હોય, એ મૂર્તિઓના દર્શન કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણે પણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. તો આ ભગવાનની ઉપાસનાની પ્રેરણા એ મંદિરો વગર મળે નહીં. મકાન ગમે તેટલું સારામાં સારું હોય, પરંતુ ભગવાનની જે ભક્તિની પ્રેરણા એ તો મંદિરો દ્વારા જ પ્રાપ્ત થતી હોય છે. ત્યાગી સંતો પાસે એમણે પ્રવૃત્તિ માર્ગની બધી ક્રિયાઓ કરાવી, એ પણ એક એમની વિશેષતા. કારણ કે મહારાજે જે સંતો બનાવ્યા એ સંતો ખાલી આમ જંગલની ગુફાની અંદર રહેવાનું અને પોતાનું ભજન કરીને પોતાનું કલ્યાણ કરી લેવાનું એવું નહીં, પરંતુ સમાજનું કલ્યાણ થાય એવી બધી જ જુદી જુદી પ્રવૃત્તિઓમાં બધા સંતોને એમણે પોતે જોડેલા. ત્યાગી થયા પછી પણ સંસારનો ત્યાગ કરાવીને સંસારની ચિંતા આ બધા સંતો અને શ્રીજી મહારાજ રાખતા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે કે સંસારનો સંપૂર્ણ ત્યાગ કરીને પણ સંસારીઓ સુખી થાય અને સમાજ સુખી બને એની ચિંતા અહીંયા કરવામાં આવે છે. શરૂ કરાવી જુનાગઢમાં ધોલેરામ અને ગઢડાની અંદર આ 6 ભવ્ય શિખરબદ્ધ મંદિરો માત્ર 8 વર્ષના ટૂંકા ગાળાની અંદર તૈયાર કરી દીધા. 1878માં અમદાવાદનું મંદિર પહેલવેલું એમણે પોતે તૈયાર કર્યું, અને છેલ્લે ધામમાં જતા પૂર્વે ગઢડાનું મંદિર એમણે જયારે બાંધ્યું ત્યારે માત્ર 8 વર્ષનો સમય પસાર થયેલો. તો આવા ગગનચુંબી મંદિરો એમણે પોતે તૈયાર કર્યા. અને આ મંદિરો પણ ખાલી આ મીઠ ચૂનાની ઇમારતો ખડકી દેવાની એવું નહીં, પરંતુ 7 વિશેષતાઓથી સભર આ સ્વામિનારાયણીય મંદિરો. આ મંદિરોની વિશેષતા એ ઘણી બધી છે. ખાલી આમ એક મંદિર આકારનું બધું સ્ટ્રક્ચર ઊભું કરી દેવાનું અને એની અંદર દેવને પધરાવી દેવાના, એટલાથી નવા પ્રભુ એહ નવા શિખરોની નવી વિધિ તેહ થશે ચતુરાનન દેખ તલીન નવીન નવીન નવીન નવીન. આ સ્વામિનારાયણના મંદિરો એ બધી જ રીતે નવીન. આગળ મંદિરો હિન્દુસ્તાનમાં ઘણા હતા, પણ મહારાજે જે મંદિરો બાંધ્યા એ મંદિરો એની સાથે કોઈ આવી શકે નહીં એવા એવી પ્રકારના મંદિર

તો એ પણ પોતે થાકી જાય અને સહસ્રાનન એટલે કે શેષ એ પણ આ મંદિરોની જે શોભા એને વર્ણવી શકે નહીં એટલી બધી વિશેષતાઓથી સભર એ શ્રીજી મહારાજે આ બધા મંદિરો કર્યા. એની પહેલામાં પહેલી વિશેષતા એની સ્વચ્છતા. સ્વામિનારાયણ મંદિરો એટલે તમે જુઓ તો એકદમ એ સ્વચ્છ મંદિરો. ભારતના જે કંઈ મંદિરો છે એની

ભગ્ન મંદિરો બધા જોવા મળે, પરંતુ આ જે મંદિરો હતા તો એ મંદિરોની અંદર કેવા મંદિરો, તો એની પછી કોઈ દિવસ લૂણો લાગેલો ના હોય, એની ભીતમાં કોઈ દિવસ વડ પીપળા ફૂટેલા ના હોય, એના છાપરા કોઈ દિવસ સંચર્યા વિનાના ના હોય, અને બધી જ રીતે આવા સ્વચ્છ પ્રકારના આ મંદિરો મહારાજે તૈયાર કર્યા. અને એ જ પરંપરા સ્વામીએ પણ પોતે જાળવી છે. અક્ષરધામની અંદર ઘણા બધા સમય પછી આવે, પણ જેવો પોતે પ્રવેશે એની સ્વચ્છતાથી કેટલાય લોકો આકર્ષિત થઈ જાય છે. આપણું લંડનનું મંદિર છે, ત્યાં આગળ એક ભાવિક દર્શન કરવા આવેલા ત્યાંના પ્રતિષ્ઠિત માણસ હતા, પરંતુ એ જયારે ટોયલેટની અંદર બાથરૂમ કરવા ગયા તો ટોયલેટની એટલી બધી સ્વચ્છતા જોઈ તો સંતોની આગળ એના વખાણ કરવા માંડ્યા કે તમારો ટોયલેટ બહુ સ્વચ્છ છે, આવી સ્વચ્છતા ક્યાંય જોઈ નથી. અને એને આમ ગુણ આવી ગયો, આમ સત્સંગી જેવા થઈ ગયા. પછી સંતોએ ત્યાંથી સ્વામી બાપાને વાત કરી કે અહીંયા તો હવે મંદિર નહીં, પરંતુ આપણી આ મંદિરોના ટોયલેટ પણ લોકોને સત્સંગ કરાવે છે. મંદિર તો સત્સંગ કરાવે, તો એવી ટાઈપના આ મંદિરો મહારાજે તૈયાર કર્યા. બીજી એની વિશેષતા કે એનો સેવા ધર્મ. આ મંદિરોની અંદર આપણને સ્વચ્છતા તો બીજી બધી જગ્યાએ જોવા મળે, પણ અહીંયા જે બધું આ દેખાય છે કાર્ય, એની અંદર સેવા ભળેલી હોય છે. આ સ્વામિનારાયણના મંદિરો એના જે પાયા છે એ સેવાની ઉપર રચાતા હોય છે. મંદિરો કેટલા બધા મંદિરો હિન્દુસ્તાનમાં બાંધ્યા છે, પણ પોતાની પાસે આ સંપત્તિ છે તેથી કરીને, પણ આ મંદિરોના પાયાની અંદર કે પરદેશના, પરંતુ પ્રત્યેક હરિભક્તના પરસેવાથી આ મંદિરોના પાયાની માટી એ ગુંદાયેલી હોય છે. એની ઉપર આ બધા મંદિરો તૈયાર થાય છે. મહારાજે મંદિરોના ગારાને ચંદનની ઉપમા આપેલી છે. એકવાર વડતાલનું મંદિર ચાલતું હતું કામકાજ, ત્યારે મહારાજ બધા સંતોને ભેટવા માંડ્યા કે આ બધા સંતો હરિભક્ત આવી સેવા કરે છે, લાવ આપણે બધાને ભેટીએ એમને.

સુખ આપીએ. અને એ વખતે આ કેટલાક સંત બધા હશે, સંતો નરી ભક્તો, એક એમ સેવામાં નહીં હોય, બેસી રહ્યા હશે અને બધાને ખબર પડી કે હું મહારાજ તો જે સેવા કરે બધાને ભેટે છે, ને પોતે જાતે જાતે આમ થોડું ઘણું ગારો બારો લગાડીને આવી ગયા લાઈનમાં કે મહારાજને આપણે ભેટી લઈએ. મહારાજ તો ભગવાન જાણી ગયા એટલે મહારાજ એ બધાને છેટે રહ્યા કે ભાઈ આટલા લોકો દૂર રહેજો, કે આટલા લોકો દૂર રહેજો. કે કેમ? તો કે આ બધો ગારો અમારા શરીરે અડશે. કે બધા કહ્યું મહારાજ આટલા બધા ગારાવાળા તમારા કપડાં થઈ ગયા છે આગળ બધાને ભેટી ભેટીને. મહારાજ આ ગારો છે ને આ ચંદન છે અને આ ગારો છે. તો સેવાની અંદર જે ગારો થાય એને ચંદનની ઉપમા મહારાજે પોતે આપેલી છે. પોતે જાતે આ મંદિરોના પાયાની અંદર સેવા કરતા, જ્યારે ગઢડાનું મંદિર થતું ત્યારે કાયમ પોતે ગેલા નદીએ સ્નાન કરવા જાય તો પોતાના મસ્તક ઉપર પાણો મૂકીને શ્રીજી મહારાજ પોતે આવતા અને એ પાણો મંદિરના પાયાની અંદર પોતે મૂકતા. નિત્ય આવો ક્રમ એ મહારાજે પોતે ગોઠવેલો. આ વડતાલું જે મંદિર છે એની અંદર પણ પોતે તગારા ઉચકેલા છે. તો સ્વયં પોતે સેવા કરીને લોકોને સેવાની પ્રેરણા આપીને આ મંદિરે એમણે પોતે તૈયાર કર્યા છે. તો આ સેવા ધર્મ જે આ મંદિરની અંદર આપણને દેખાય છે પાયાથી લઈને શિખર સુધી, એ આપણને બીજે ભાગ્ય જોવા મળે. એ તૈયાર કર્યા વૈભવ વાળા અને એકદમ રોનકદાર, એના શિખરો ઊંચા, એના દરવાજા મોટા હોય, રૂપાળી રૂપ ચોકીઓ, અને એ બધું જો જોવું હોય તો લોકો કહે છે કે આ સ્વામિનારાયણના મંદિરોની અંદર જવું પડે. એના સભા મંડપો પણ એવા મોટા, કઠેરા અને જરૂખાવાળા એના સભા મંડપો, હાંડી અને ઝુમ્મર એની અંદર લટકતા હોય, સુશોભિત એની ફર્શ હોય, ત્યાં આગળ ધર્મની ધજાઓ એ ફરકતી હોય, ઊંચે લહેરાતી હોય, આરતીની મોટી નોબતો ઉપર એ બધી વાગતા હોય, આરતીની દિવેટો પણ સાંકળ્યો જેવી, બીજે આપણને ભાગ્યે આવી રીતે દિવેટો પણ જોવા મળે, કમાડો પણ એવી પ્રકારના બધા કલાત્મક, એની ફરતે આરસના બધા પાટડાઓ જડેલા હોય, ભગવાનના આભૂષણો પણ એવા કે નિરખતા આપણને કૌતુક મટે નહીં, મૂર્તિના દર્શન કર્યા જ કરીએ, આવી પ્રકારના બધા એ મહારાજે મંદિરો તૈયાર કર્યા. આ મંદિરોની અંદર દર્શન શ્રીજી મહારાજે એકદમ આમ શુષ્ક રાખ્યા નહીં, લુખા દર્શન નહીં, પરંતુ ભગવાન બેઠા છે તેવી સમૃદ્ધિથી છલકાતા મંદિરો. જો તીર્થો નમાલા હોય તો એ પ્રજા પણ નમાલી જ પાકે, પરંતુ જ્યાંથી પ્રેરણા મળવાની છે એની અંદર તો નમાલાપણું ચાલે નહીં. તો સ્થાપત્ય કલા, વસ્ત્રાભૂષણની કલા અને જાત જાતની બધી કલાઓથી ઓપતા આ મંદિરો શ્રીજી મહારાજે પોતે તૈયાર કર્યા. તો આ પ્રકારની એક ત્રીજી વિશેષતા મંદિરોની અંદર જોવા, જ્યાં જતા આપણને શાંતિ અનુભવાય એ સાચું મંદિર કહેવાય. સ્વામી ઘણી વાર કહે છે કે મન સ્થિર કરે મંદિર. તો એવી પ્રકારની શાંતિ એ મળે એવા મહારાજે મંદિરો તૈયાર કર્યા, જે સદાય જાગતા મંદિરો અને ગાજતા મંદિરો. સદાય એ પોતે ગાજતા હોય અને સદાય જાગતા મંદિરો. જાગતા મંદિરો એમણે એ મંદિરોમાં સંતોને મૂકીને કર્યા, કારણ કે સંતો જ્યારે મંદિરોની અંદર હોય ત્યારે મંદિર અખંડ પોતે જાગૃત હોય. મંદિરો ઘણા છે દેશમાં, પરંતુ એવા સંતો, એવા પૂજા કરનાર સાવ આમ સુના આપણને લાગે, પરંતુ મહારાજે ભગવાનના પૂજન અર્ચનમાં પોતાનું હૃદય રેડે એવા સંતો તૈયાર કર્યા અને એને આ મંદિરોની અંદર મૂક્યા. અને આવા ગુણયુક્ત સંતોથી આ મંદિરોના વાતાવરણને એમણે પલટી નાખ્યા. ત્યાં આગળ જે જાય એનું મન આવી રીતે શુદ્ધ થઈ જાય, એના સંસારી ભાવ બધા ખરી પડે, ભગવત ચિંતનની અંદર એની શ્રદ્ધા વધે. તો આ પ્રકારના જાગૃત મંદિરો, જ્યાં મંદિરનું નામ શું, તો ત્યાં આગળ જવાથી આપણને શાંતિનો અનુભવ થવો જોઈએ. જેમ જાગતી શાળા કોને કહેવાય, તો ત્યાં જવાથી શિક્ષણ. અને આખું એનું જીવન પલટાઈ ગયું, આખા જીવનની અંદર આમ સમૂળો ફેરફાર એ થઈ ગયો. પોતે એવા રંગીલા હતા, શૃંગારના કવિ હતા, પરંતુ બધા જ મોજ શોખ એમણે પોતે મૂકી દીધા અને પોતે સત્સંગી થઈ ગયા. અને વાત કરતા કે આ ભૂમાનંદ સ્વામી કેવા હતા, તેના નેણ અને મુખારવિંદ સામે આપણે જોઈએ અને આપણા બધા તાપ શમી જાય, શાંતિ શાંતિ થઈ જાય. વચન તો પછી નીકળતા, કથા કરવાની તો વાત નહીં, પણ એના દર્શનથી અંતરના તાપ ટાળી નાખે એવા સંતોને મહારાજા મંદિરોમાં મૂકીને એ મંદિરોને શાંતિના ધામ બનાવી દીધા. નાના લાલે લખ્યું છે કે અમદાવાદ અને મુંબઈ જેવી પ્રવૃત્તિ પરાયણ નગરીમાં પણ એકવાર સ્વામિનારાયણના મંદિરોની ઘુમ્મટ ઘટા નીચે જઈને તમે બેસજો અને ત્યાં તમને લાગશે કે અંતરિક્ષમાંથી શીતળ

પછી અરજ શું થયો? મંદિર જ એવું હોવું જોઈએ કે ત્યાં એના ઘુમ્મટ નીચે શાંતિ મળી જાય. તો આ પ્રકારના મંદિરો એ મહારાજે કર્યા. આ મંદિરમાં કોઈ જુદી ધ્યાન કુટીરો મળે નહીં, કોઈ જુદા આવી રીતે હોલ મળે નહીં, આમ ધ્યાન

આ મંદિરોને એમણે પોતે સતત આ ભગવાનના ભક્તોને પ્રેરણા આપે, જે કોઈ ત્યાં આગળ આવે એને પ્રેરણા આપે એવા બધા તૈયાર કર્યા. સાથે એની પાંચમી વિશેષતા એ શુદ્ધિની. મંદિરો ઘણા હોય છે પરંતુ એની અંદર એ શુદ્ધિ જેવી જળવાવી જોઈએ, એવી રીતે જે આવનારા માણસો હોય એની અને જે રહેતા હોય એની, તો એની પણ મહારાજે પોતે બહુ તકેદારી રાખી અને એવા શુદ્ધ મંદિરો એમણે પોતે તૈયાર કર્યા. એવું કહેવાય છે કે જ્યાં ઉડતા પંખીનો પણ પડછાયો ન હોય એને કુમારિકા ભૂમિ કહેવાય. પરંતુ જ્યારે અખિલ ભારતીય સત્સંગ પરિષદ એ અમદાવાદમાં ભરાયેલી રહેતા હોય તો એની અંદર આ પ્રકારનો પડછાયો પણ ના પડ્યો હોય, તો આવી પ્રકારની બ્રહ્મચારીની ભૂમિઓ આજે એક સ્વામિનારાયણના મંદિરની અંદર છે. આવી વાત એમણે પોતે કરેલી, તો આ પ્રકારનું મહારાજે આ મંદિરોની અંદર શુદ્ધ વર્તન એ પણ પ્રવર્તાવ્યું. હરિચરિતરામૃત સાગરમાં લખ્યું છે કે શ્રીજી મહારાજ એવી શુદ્ધિ આ સંપ્રદાયની અંદર આ મંદિરોમાં રાખતા નહીં, તો આવી શુદ્ધિ મહારાજે પોતે આ મંદિરોમાં પ્રવર્તાય. બાકી મંદિરોની અંદર અત્યારે ઘણા બધા જુદા ઈરાદાઓથી જતા હોય છે, પોતાની વાસનાઓનું પોષણ કરવા માટે આ મંદિરોની અંદર પણ આ રીતે લોકો જતા હોય છે. ખાલી બગીચામાં જ આંટા મારવા જેવું નથી, હવે મંદિરોની અંદર પણ હવે આ ચર્મ ઘર્ષણનો આનંદ લેવા માટે લોકો જતા હોય છે. ધક્કામુક્કી જે થતી હોય અને એની અંદર આ પ્રકાર કરાવ્યું. એમાં લખ્યું છે કે દર્શન દ્વાર નિરનિરાળા કરીને શ્રીજીએ દેવ મંદિરોને પવિત્ર કીધા. ભાઈઓ અને ભાઈઓના દર્શનના દ્વાર એ જ જુદા, જેથી કોઈ અનર્થ થવા પામે નહીં. તો આવી શુદ્ધિ આવી રીતે મહારાજે આ મંદિરોમાં રાખી. આમાં લખે છે આગળ કે સ્વામિનારાયણ મંદિરમાંનું ભાવિચારે શુદ્ધ વસ્ત્ર પરિધાન અને વ્યવહાર માર્ગે શુદ્ધ એમના સાંપ્રદાયિકોના સંપ્રદાયની ઉજળામણ એ જગતની સપ્તરંગી જનમેદનીના સંસાર સંઘમાં જુદી ભાત પાડે એવા છે. કે સાતે રંગે વ્યુક્ત આ બધા માણસો ઉભા હોય પણ ત્યાં આગળ જઈને આ સંપ્રદાયનો માણસ ઉભો રહે તો એ જુદો પડી આવે, કારણ કે એવી શુદ્ધિ એને આ મંદિરોની અંદર શીખવા મળી હોય. આ મંદિરો સ્વચ્છ, ઉત્સવો સ્વચ્છ, પૂજન દર્શન સ્વચ્છ, કથા કીર્તન સ્વચ્છ અને આચાર અને વ્યવહાર પણ સ્વચ્છ. તો આવી શુદ્ધિ એ બીજે આપણને ભાગ્ય જોવા મળે. બહાર તો બધું ભેગું ભેગું જ હાલતું હોય છે, પરંતુ આવા શુદ્ધ મંદિરો એ મહારાજે પોતે તૈયાર કર્યા અને એટલે જ શાંતિ પણ અહીંયા લોકોને પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી તમે જુઓ તો છઠ્ઠી વિશેષતા શું આ મંદિરોની, તો એનો સમન્વય. એ મંદિરોમાં મહારાજે જે સમન્વય સાધ્યો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો, એ પણ આપણને બીજે જોવા ન મળે. આ જ્ઞાન આવી બધી કથાઓ દ્વારા એ અખંડ બધું પીરસાતું હોય પણ સાથે જ્ઞાનની સાથે સાથે તમે જુઓ તો એવી આત્મીયતા હરિભક્તો સાથે સંતો સાથે એ પણ આપણને અહીંયા જોવા મળે. અહીંયા જ આવી રીતે સંતો તમે જુઓ તો કેટલા બધા ઓતપ્રોત એ આ હરિભક્તોની સાથે થઈ ગયા હોય. જાણે આમ કુટુંબના એક સદસ્ય હોય એવો જ પરસ્પર આવો સંબંધનો ભાવ એ વર્તતો હોય. તો આવી પ્રકારની એક કથા એટલે કે જ્ઞાન અને સાથે સાથે આવું હેત, એ જે બે પરસ્પર વિરોધાભાસી ગુણ કહેવાય એ પણ આ મંદિરોની અંદર મહારાજે. વૈરાગ્ય પણ એવો રાખ્યો અને ભક્તિ પણ એવી રાખી. સંતોને એમણે આજ્ઞા કરી કે આ મંદિરોની અંદર રહેવાનું છે પરંતુ તમારે સાધુએ ભગવાનને સોદા ચાંદીના ઘરેણા ધરાવવાના. તો વૈરાગ્ય અને ભક્તિનો સમન્વય, ધર્મ અને જ્ઞાનનો સમન્વય એ શ્રીજી મહારાજે પોતે આ સંપ્રદાયના મંદિરોની અંદર સ્થાપ્યો. અને છેલ્લી વિશેષતા એ સદ પ્રવૃત્તિઓ. મંદિરોની અંદર ખાલી ભજન કીર્તન કરીને પૂરું કરવાનું નહીં પણ મંદિરોની અંદર એમણે ધર્મની ધજાઓની સાથે સાથે સેવાના વાવટાઓ પણ ફરકાવ્યા. કેટલી બધી સેવાઓ સમાજની એમણે પોતે આ મંદિરો દ્વારા આ શરૂ કરેલી અને એ જ વારસો આજે સ્વામી પણ પોતે જાળવી રહેલા છે કે આ મંદિરો દ્વારા તમે જુઓ તો કેટલી બધી પ્રવૃત્તિઓ એ થતી હોય છે. શૈક્ષણિક પ્રવૃત્તિ બધી પાર વગરની આ મંદિરોની અંદર ચાલે. અહીંયા નડિયાદમાં આપણે જોઈએ છીએ આવું ભવ્ય છાત્રાલય, તો આવી કેટલી બધી જગ્યાએ મંદિરોની સાથે સ્વામી આ બધા છાત્રાલય

આવે છે. મુંબઈમાં આપણી આઈ હોસ્પિટલ છે, વડોદરામાં વડોદરે બોટાદમાં વડોદરિયા હોસ્પિટલ છે, અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી હેલ્થ કેર રિસર્ચ સેન્ટર, અને આવી બધી કેટલી બધી મેડિકલની પ્રવૃત્તિઓ એ પણ આ મંદિરો દ્વારા થતી હોય. એની અંદર જે ઉત્સવ ઉજવાય એના દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ભારતનો સાંસ્કૃતિક વારસો મજબૂત બને એના બધા આ કાર્યક્રમ એની અંદર થતા હોય. સાથે સાથે નૈતિક પ્રવૃત્તિઓ, બાળકો, યુવાનો, કિશોરો, પછી આવી રીતે મહિલાઓ, કિશોરીઓ, બાલિકાઓ બધી જ આગળ વધે, જીવનમાં સંસ્કારનું સિંચન થાય એના માટે બાળ મંડળ, યુવા મંડળ, કિશોર મંડળ કેટલું બધું ચાલતું હોય. તમે આમ રવિવાર આવો તો આમ આખું બાળકોનો મેળો જાણે જામી ગયો, બધું વાતાવરણ તમને મંદિરોની અંદર જોવા મળે. હવે સાધુને મંદિરને શું, અરે બાળકોને શું લેવા દેવા, એ તો બધું ગૃહસ્થનું કામ, બાળકોને સાચવવા કરવા આ તે બધું. પરંતુ સ્વામીએ પોતે આ સમાજને ઘડવા માટે આ બાળકોને, કિશોરોને, યુવાનોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિ પણ આ મંદિરો દ્વારા શરૂ કરી, તો એ પણ આ મંદિરો દ્વારા બધું આયોજન એનું પણ થતું હોય. અને છેલ્લે બધી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, તો આ પાંચેય પ્રવૃત્તિ, નૈતિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક, બધી જ પ્રકારના કાર્યક્રમો આ સત પ્રવૃત્તિ આની અંદર થતી હોય, તો સમાજ, સંસ્કૃતિ અને વ્યક્તિ બધાનું પોષણ કરે એવા મંદિરો એ શ્રીજી મહારાજે પોતે આ પૃથ્વી ઉપર તૈયાર કર્યા. અને એ જ વારસો આજે સ્વામીએ પોતે જાળવીને સમગ્ર વિશ્વની અંદર 400 થી પણ વધારે આવા મંદિરો તૈયાર કરી અને ભારતની સંસ્કૃતિ, હિન્દુ ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય કરેલો છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ મહારાજે કેવું અલૌકિક કાર્ય કર્યું. આપણે આજથી 6 દિવસ પહેલા વાત કરેલી કે સતયુગ મહારાજને મળેલો, ત્રેતાયુગ મહારાજને મળેલો, દ્વાપર યુગ મહારાજને મળેલો, તો એની અંદર દ્વાપર યુગે કહેલું કે મારા સમયની અંદર બધા મંદિરોમાં જઈને ભક્તિ કરતા, પણ હવે રહ્યું નથી. ત્યારે મહારાજને વરદાન આપેલું કે તું ચિંતા કરીશ નહીં, હું જ આગળ જતા આ દ્વાપર યુગની અંદર જેવા મંદિરો હતા અને જેવી ભક્તિ હતી એવા મંદિરોને હું તૈયાર કરીશ. તો જુઓ, એમણે આ મંદિરો પણ એવા તૈયાર કર્યા. એમણે સતયુગને કહેલું, સતયુગે વાત કરેલી ને કે મારા સમયની અંદર તપસ્વી બધા સંતો હતા, પણ હવે એવા સંતો રહ્યા નથી. મહારાજ એને પણ આશ્વાસન આપેલું કે તું ચિંતા કરીશ નહીં, એવા સંતો પણ અમે તૈયાર કરીશું. તો આપણે આગળ જોયું કે એવા પરમહંસો પણ એમણે પોતે તૈયાર કર્યા. તો આવા યુગ કાર્ય એ શ્રીજી મહારાજે પોતાના જીવન દરમિયાન કરેલા, સતયુગ, ત્રેતા અને દ્વાપર, આ ત્રણેય યુગોને એમણે કળિયુગની અંદર એ જીવંત કરેલા. તો આવા એક અદ્ભુત મંદિરો એ શ્રીજી મહારાજે પોતે તૈયાર કર્યા, સુંદર વ્યવસ્થા વાળા, યમ, નિયમ અને સંયમથી શોભતા, હરિકીર્તનોથી ગાજતા અને સાધુ સંઘથી આદર્શરૂપ થતા, મનમાં પહેલા અને વહેલા વસી જાય એવા સ્વામિનારાયણે મંદિરો બાંધીને આ સમાજનું અને માનવ કુળનું એ પરમ કલ્યાણ કર્યું, એવું એક લેખકે પોતે એના પુસ્તકની અંદર લખ્યું છે. તો આવી પ્રકારના એક અદ્ભુત મંદિરો મહારાજે તૈયાર કર્યા, ખાલી આમ ઈટ, ચૂના, સિમેન્ટની ઇમારતો નહીં, પરંતુ રોજ રોજ આ 5-5 વેળાની સતકથા, વૈરાગ્યની વિરતિ, આત્મ સાંત્વનની શીતળ અમી ધારાઓ, એવી ભલામણ નાના લાલે સત્સંગીઓને કરેલી. કારણ કે એને કેવું હતું કે આવું તમને સ્વામિનારાયણ મંદિરમાં જોવા મળશે. આવી એક જ્ઞાન વિરક્તિ નામ ભક્તેશ્વાસ્વ ગમાય તું ગ્રંથમ કરતા શતાનંદો મત ચરિત્રોપમ બૃહિતમ, કે મારે એવા શાસ્ત્રો પણ બનાવવા છે. મંદિરો દ્વારા આ માણસનું અને સમાજનું ઘડતર થાય છે, સાથે સાથે આવી તેવા શાસ્ત્રો એ પણ માણસને ઘડતા હોય છે. તો એવા શાસ્ત્રો પણ મહારાજે પોતે તૈયાર કર્યા, વચનામૃત અને શિક્ષાપત્રી. આ વચનામૃત એવું અદ્ભુત ગ્રંથ એ મહારાજે પોતે આપ્યો. ગયા રવિવાર આપણે એની ઘણી બધી વિશેષતાઓની વાત કરેલી, એટલે પુનરાવર્તન આપણે કરતા નથી, પરંતુ સર્વશાસ્ત્રનો સાર એ શ્રીજી મહારાજે એની અંદર સમાવી લીધો. પોતાના અનુભવની વાણી એમણે પોતે એની અંદર એ આપણને આપેલી છે. અભણને એમ ન લાગે કે અઘરું છે અને વિદ્વાનને એમ ન લાગે કે સરળ છે, એવી પ્રકારની વાતો એમણે વચનાવતની અંદર કરીને આખા બધા જે ભારતના શાસ્ત્રો એનો સાર એની અંદર સમાવી લીધો છે. તો એવું વચનાવૃત એમણે આપણને આપ્યું કે જે આપણા બધા સ્વભાવ માત્ર દૂર કરી અને આપણને સુખિયા કરે. અને ત્યાર પછી આપણે રોજે રોજનો વ્યવહાર એ કેવી રીતે કરવો અને વ્યવહાર કરતા કરતા આપણે મોક્ષને કેવી રીતે પામી શકીએ એનું માર્ગદર્શન એમણે શિક્ષાપત્રીની અંદર આપ્યું. 212 શિક્ષા

પદના શ્લોક છે, પણ એની અંદર 324 શાસ્ત્રોના 3949 શાસ્ત્ર વચનોનો સાર એમણે પોતે સમાવી લીધેલો છે. આ 212 શ્લોકની અંદર એમણે 324 શાસ્ત્રના 3949 શાસ્ત્રના વચનો એનો સાર આપણને આપે છે. 324 શાસ્ત્રો આપણે ક્યાં વાંચવા જવાના અને વાંચીએ તો એનો સાર ક્યાં હાથમાં આવવાનો, પણ એ સાર એમણે પોતે આ શિક્ષાપત્રીમાં આપી દીધો છે. ક્યાં થૂકવું ને ક્યાં ન થૂકવું, આપણો વ્યવહાર કેમ ચલાવવો એનું પણ માર્ગદર્શન આવે, અને આપણે આધ્યાત્મિક માર્ગે કેમ આગળ વધવું એનું પણ માર્ગદર્શન આવતું હોય છે. તો આવી પ્રકારની એક શિક્ષાપત્રી એમણે પોતે સ્વયં લખી અને આપણને આપી. એના અંદર જ એમણે લખ્યું છે આ શિક્ષાપત્રી કેવી છે, તો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિ એને પોતે પમાડનારી છે. એનો 11 અને 18 શ્લોક એ આપણને ધર્મની સિદ્ધિ આપે છે. 141મો અને 185મો શ્લોક એ આપણને અર્થની સિદ્ધિ કરાવે છે. 148મો અને 117મો શ્લોક આપણને કામની સિદ્ધિ કરાવે છે. અને 121મો અને 116મો શ્લોક આપણને મોક્ષની સિદ્ધિ કરાવે છે. આવો ધર્મ જ્ઞાન અરે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને સિદ્ધ કરાવે એવી શિક્ષાપત્રી એમણે આપણને આપી. સરદાર પટેલ વાત કરતા કે દેશનો પ્રત્યેક નાગરિક જો આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો આ દેશની અંદર કોર્ટ અને કાયદાની જરૂર પડે. વાત કરતા કે અમરીશ રાજાની રક્ષામાં ભગવાન એક સુદર્શન ચક્ર મૂકેલું, પરંતુ મહારાજ એવા દયાળુ છે કે એમણે આપણી રક્ષાની અંદર 212 સુદર્શન ચક્ર મૂકેલા છે. શિક્ષાપત્રીના 212 શ્લોક એ 212 શિક્ષાપત્રી જે પાળે ત્યાં આગળ તારે નહીં જવાનું, એ ન પાળે ત્યાં આગળ જઈને તું વસજે. તો આ શિક્ષાપત્રી જો આપણે પાળીએ તો કળિયુગની અંદર પણ આપણને સતયુગનો અનુભવ કરાવે એવું એની અંદર બળ રહેલું છે. અને જેને જેણે આ શિક્ષાપત્રી પાળેલી એને આવો અનુભવ ભૂતકાળમાં થયેલો છે અને અત્યારે પણ થઈ રહેલો છે. એક વખત એક અંગ્રેજ અમલદાર એ પોતે આવી રીતે મહેસૂલ ઉઘરાવવા માટે નીકળેલો બધો ગામડે ગામડે, અને એક ગામની અંદર જોયું તો ત્યાં આગળ ખૂબ જ શાંતિ એને જોવા મળી. બધા જ માણસો એકદમ સંપથી રહેતા હતા અને બધા આવી રીતે ગામની અંદર એક સાથે બધું કામ કરતા, કોઈ પણ પ્રકારનો ખટરાગ નહીં, કાંઈ જ નહીં. એટલે બહુ રાજી થઈ ગયો કે વાહ આ વિસ્તારના ગામડાઓ બહુ સારા. પણ થોડોક આગળ ગયો અને બીજું ગામ આવ્યું તો ત્યાં તો આમ મારામારી ને ઝઘડા ને ટંટા ને એટલું બધું આમ પાર વિનાનું જોયું, માણસોની અંદર કોઈ શુદ્ધિ નહીં અને કાંઈ જ નહીં. ત્યારે એણે એની પાસે જે એનો આ વિસ્તારનો માણસ ફરતો એને પૂછ્યું કે પેલા ગામની અંદર આટલી બધી શાંતિ હતી અને આ ગામની અંદર આટલા બધા ઝઘડા ને કુસંપ ને ક્લેશ ને બધું કેમ દેખાય છે. ત્યારે એણે વાત કરી કે પેલું ગામ છે ને ત્યાં બધા સ્વામિનારાયણના સત્સંગી રહે છે, એ બધા શિક્ષાપત્રી પાળે છે અને ભગવાન સ્વામિનારાયણને એવા સુધાર્યા છે કે કોઈ દૂષણ વ્યસન ત્યાં આવે જોવા મળે.

રદ કર્યો, પણ કાયમ સુધી પોતે કહેતો કે સ્વામિનારાયણ અચ્છા હે, સ્વામિનારાયણ અચ્છા હે, સબકો સ્વામિનારાયણ હોના ચાહીએ. તો આ પ્રકારનું દૈવત આ શિક્ષાપત્રી ની અંદર પડેલું છે કે એને જે પાળે એને આ કળિયુગ ની અંદર પણ આ સતયુગ નો અનુભવ થઈ જાય. દેવાનંદ સ્વામી એટલે પોતે એમના કીર્તનમાં લખ્યું છે કે કલી મેં સાચો સતયુગ આવ્યો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે, મુનિ મન મરમ જનાયો, કલી મેં સાચો સતયુગ આવ્યો. કળિયુગ ની અંદર સતયુગ આ શિક્ષાપત્રી દ્વારા સ્થાપી દીધેલો, અને આગળ જતા આ શિક્ષાપત્રી એ કેવા અલૌકિક કાર્ય કર્યા એની પણ વાતો સત્સંગી જીવનમાં લખેલી છે.

ಅನೇಕ ಐಶ್ವರ್ಯಯುಕ್ತ ಅವದ ಪರಮಹಂಸೋ ಶ್ರೀಜಿ ಮಹಾರಾಜನ ಏಜ ಪರಮಹಂಸನೋ ವಾರಸೋ ಆಜೆ ಆಪಣೆ ಸ್ವಾಮಿ ದ್ವಾರಾ ಪ್ರಾಪ್ತ થઈ રહેલા છે અને સાથે સાથે એવા મંદિરો મહારાજે પોતે કર્યા એ પણ આપણે જોયું કે જેની અંદર આ સ્વચ્છતા પછી શુદ્ધિ પછી શાંતિ સદ પ્રવૃત્તિ આ સમન્વય સેવા આ સાથે વિશેષતાઓ એની અંદર ભરપૂર પડી હોય તો એ વારસો એ સ્વામીએ પોતે આજે આ કળિયુગની અંદર જીવંત રાખેલો છે કે એવા મંદિરો દેશો દેશની અંદર એમણે તૈયાર કર્યા છે કે જ્યાં આગળ આવનારને

0: આવી રીતે શાંતિનો અનુભવ થાય છે. લંડનનું મંદિર જુઓ તો બધા આમ ગાંડા થઈ ગયા છે એને જોઈને. થોડીક વિશેષ વાત એની આપણે આવતીકાલે પણ કરીશું, અને શિક્ષાપત્રી એનું પણ આવી રીતે મહારાજ આપણને મહત્વ સમજાવ્યું. તો આવા અલૌકિક કાર્ય કરેલા મહારાજે, અને આગળ જતા પોતાના શેષ જીવનની અંદર પણ એમણે કેવા અલૌકિક કાર્ય કરીને સમાજને અને વ્યક્તિઓને કેવી રીતે શાંતિ આપેલી, અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.
1: છેલ્લા 13 દિવસથી આપણે ગાદી ધારણ કર્યા પછી ગુજરાતની અંદર વિચરણ કરીને શ્રીજી મહારાજે જે અનેક ચરિત્રો કર્યા, અને એક એક ચરિત્રની અંદર કેવો બધો મર્મ એ સમાયેલો હતો, અને કેવા બધા કાર્યો અલૌકિક શ્રીજી મહારાજે કર્યા એની વાતો આપણે આ 13 દિવસની અંદર સાંભળી. એમાં ગઈકાલે આપણે વાત કરેલી કે જ્યારે શ્રીજી મહારાજ પોતે પંચાળાની અંદર બીમાર પડ્યા, અને એ વખતે એમણે 3 સંકલ્પો કરેલા કે અમારે મંદિરો કરવા, બીજું એવા શાસ્ત્રો રચવા, અને ત્રીજું સંપ્રદાયનો વહીવટ સારી રીતે ચાલે તેના માટે આચાર્ય પરંપરા સ્થાપવી. તો આ 3 કાર્યો પણ શ્રીજી મહારાજે એ ખૂબ જ સુંદર રીતે કર્યા. એમાં છેલ્લે આપણે શિક્ષાપત્રની વાત કરી રહેલા કે જ્યારે શ્રીજી મહારાજને બદ્રીનાથની અંદર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ આ ચારેય યુગ વારાફરતી મૂર્તિમાન આવીને મળ્યા, એ વખતે કળિયુગે એમને વિનંતી કરેલી કે તમે જો સતયુગનો આ તપસ્વી સાધુનો ધર્મ આ પૃથ્વી પર સ્થાપશો, તમે ત્રેતાયુગની યજ્ઞ પરંપરા વળી પાછી જીવંત કરશો, અને તમે દ્વાપર યુગની અંદર જે મંદિરોમાં બધી ભક્તિ થતી તે ભક્તિ માર્ગને ચલાવશો, તો પછી મારે રહેવાનું કોઈ ઠેકાણું નહીં રહે, માટે તમે મારી ઉપર પણ કંઈક કૃપા કરો. ત્યારે શ્રીજી મહારાજે એને કહેલું કે હું શિક્ષાપત્રી આગળ જતા રચીશ, એનું જ્યાં આગળ પાલન થતું હોય ત્યાં આગળ તારે રહેવું નહીં, એ સિવાયની જગ્યા ઉપર તું રહેજે. તો શિક્ષાપત્રી આપીને શ્રીજી મહારાજે આ કળિયુગ થકી આપણી રક્ષા કરેલી છે. કળિયુગ એ કોઈ દિવસ હટવાનો નથી, કારણ કે એ 4,32,000 વર્ષનું આયુષ્ય લઈને આ પૃથ્વી ઉપર આવેલો છે. લોકો બધા નારા લગાવતા હોય છે સતયુગ આવેગા સતયુગ આવેગા, પરંતુ હજી તો એને આવવાને 4,27,000 વર્ષ બાકી છે. કારણ કે 5,000 વર્ષ જ કળિયુગને હજી તો થયા છે, હજી તો પોતે ઘોડિયામાં જ સૂતો છે. એટલામાં જ કેટલી બધી ધમાલ ધમાલ આપણને વિશ્વની અંદર થતી દેખાય છે. તો આગળ જતા તો શુંનું શું થશે, પાલન કરીએ તો આ કળિયુગની કોઈ અસર એ આપણા જીવનની અંદર એ થાય નહીં. સ્વામીએ વાતોમાં લખ્યું કે આખી પૃથ્વીને કંઈ આપણે ચામડાથી મળવા જઈ શકીએ એમ નથી, પરંતુ જો આપણે પગમાં જોડા પહેરી લઈએ તો આખી પૃથ્વી ચામડાથી મઢાઈ જ ગયેલી છે. એમ બહારથી કોઈ રીતે આ કળિયુગ કંઈ હટે એવો નથી, કારણ કે ભગવાને જ પોતે આ સમયનું આયોજન એવું કરેલું છે. પરંતુ આપણે જો આ શિક્ષાપત્રીને પાળીશું તો ચોક્કસ આપણા અંતરમાંથી, આપણા ઘરમાંથી આ કળિયુગ એ પોતે બહાર નીકળી જશે. તો આવું વરદાન એ શ્રીજી મહારાજે આપણને આપેલું છે, અને એનું જેણે જેણે પાલન કર્યું એને કેવી કેવી શાંતિ વર્તી એની પણ ગઈકાલે આપણે વાતો કરેલી કે અંગ્રેજ અફસરો ઉપર પણ પ્રભાવ પડ્યો.
2: શ્રી સ્વામી

સ્વામી યાદ રાખે છે એના કેટલાક પ્રસંગ આપણે જોઈતા હતા. સ્વામી કેવું કેવું યાદ રાખે છે એ પ્રસંગ કહેવામાં હું કેટલાક પ્રસંગો ભૂલી ગયો હતો. ગઈકાલના કેટલાક વિષયોમાં પ્રસંગો રહી ગયા હતા અને થોડીક આજે

યાદ કરી લઈએ. એનો એક બહુ સરસ પ્રસંગ છે. 82 સાલમાં સ્વામી શ્રીપદે પરદેશ હતા લંડન. એમાં પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી આ પ્રસંગ લખે છે કે ત્યારે પોતે એમને સ્વામી બાપાની રિપોર્ટ લખવાની સેવા પણ હતી અને બાપાના પત્ર લેખનની પણ સેવા ભેગી જ હતી. બાપા લંડન હતા, એમને એક અંગત કામ માટે આપણા આનંદના રમેશભાઈ હાથીભાઈ પટેલ એમનું કંઈક કામ પડ્યું એટલે સ્વામી બાપાએ જાતે જ પત્ર લખ્યો અને કવરમાં નાખ્યું. અને પછી સ્વામી બાપાએ જ્ઞાનેશ સ્વામીને આપ્યું પત્ર અને કીધું કે આ રમેશભાઈ આપણા એમને આનંદ પહોંચાડવાનું છે. સરનામું છે ને? જ્ઞાનેશ સ્વામી એકદમ વિશ્વાસપૂર્વક હા પડતી કે સ્વામી છે, વાંધો નહીં. એમને એમ કે આટલા નજીકના હરિભક્તો છે એટલે જે હરિભક્તની ડાયરી છે એમાં નામ તો હોવું જ જોઈએ ને, ડાયરી સાથે રાખતા હતા. પણ જોયું તો ડાયરીમાં આ રમેશભાઈનું નામ જ નહીં. એટલે થયું કે વેગ સાગર સ્વામીને ખબર હોવી જ જોઈએ, આ ચરો તને હરિભક્તો અવારનવાર ત્યાં જવાનું થાય. વેગ સાગર સ્વામીને ખબર નહીં. નારાયણચંદ સ્વામીને પૂછ્યું, એમને ખબર નહીં. સાથે વિચરણ કરનારા જે પણ કંઈ સંતો હતા એમના વિસ્તારના જ કેટલાક હતા, કેટલી વાર એમના ઘરે પધરામણી કરવા ગયા છે, સાથે પોતે વિચરણમાં રહેતા હતા, એમની સાથે કેવા ક્યારેક તો આમ કામ માટે પ્રસંગ માટે પણ અવર જવર જવાનું થાય, એમને કોઈને ખબર નહીં આ રમેશભાઈના ઘરનું એડ્રેસ શું. એટલે પછી તો બાપાને ખ્યાલ આવી, ગણેશભાઈને ખ્યાલ આવી ગયો કે પત્ર અગત્યનો છે એટલે કે વહેલા મારી રીતે પહોંચાડી દે. નામ શું લખ્યું? ખાલી રમેશભાઈ પટેલ, પટેલ ટ્રેક્ટરવાળા આનંદ, જે કારખાનું છે પટેલ ટ્રેક્ટરવાળા, બસ એ નામે આનંદ એમ કહીને અરુણકુમારને આપી દીધું કે આ તમારે પોસ્ટ કરી દેવાનું છે, ગમે તેમ પહોંચી જશે, એક બે દિવસ મોડું પહોંચી તો જશે ને. એ જ રાત્રે બાપાએ ફોલોઅપ કર્યું. બાપાનું ફોલોઅપ પાકું હોય છે. જ્ઞાનેશ સ્વામીને પૂછ્યું કે પેલું સરનામું મળી ગયું ને? એટલે જ્ઞાનેશ સ્વામીએ વાત કરી કે સ્વામી ડાયરીમાં પણ નહોતું, વિવેક સાગર સ્વામીને ખબર નહીં, નારાયણ સ્વામી કોઈને ખબર નહીં, છતાં પણ મેં પોસ્ટ તો કરી દઈશ. બાપા કેવી રીતે પોસ્ટ કર્યું? કે આવું સરનામું નહીં કહ્યું. બાપા એકદમ ગરમ ત્યાં ઉધરોડી લીધો. હા, એ ખબર ના હતી કે મને તો પૂછવું જોઈએ. બાપાને ખબર હતી, બાપાએ ત્યાં ને ત્યાં મોઢે આખું એમનું રમેશભાઈનું એડ્રેસ ત્યાં નોંધાયું અને કીધું કે આ પાછું પત્ર મંગાવી લે અને પત્ર ઉપર એડ્રેસ આખું પાકું લખીને પછી પોસ્ટ કરજે. રાતોરાત પછી પેલું અરુણકુમાર પાસે ટપાલ પાછી મંગાવી આખું એડ્રેસ પાકું જે બાપાએ આપેલું મોઢે એ લખ્યું અને પછી પાછું મોકલ્યું. આવા તો કેટલાય એડ્રેસ બાપાને યાદ હશે, બોલતા નથી, પણ હરિભક્તના ઘરના જે એડ્રેસ પણ યાદ છે, હરિભક્તનું ઘર ક્યાં આવ્યું એ પણ યાદ છે. 84 સાલમાં સ્વામી શ્રી વેલિંગબ્રો હતા. વેલિંગબ્રો લંડનથી લગભગ 1.5 કલાક દૂર થાય ગાડીમાં, અને વેલિંગબ્રોથી દૂર લગભગ 1.25 કલાક દૂર એક મુકેશભાઈ પબારીનું ઘર છે. નાનું ગામડું છે રસ્ટન. પોતે બહુ જ સુખી સંપન્ન છે, પોતે નિસંતાન છે, છતાં એવું જ માને છે કે મારા કિશોર મંડળમાં જે પણ કોઈક બાળકો આવે એ મારા જ બાળકો છે. બહુ જ પોતે પ્રેમી છે, બહુ જ સારી મોટી પાર્ટી છે એમને. વચ્ચે તો મોટો આખો રિઝોર્ટ પણ હતો, સ્ક્યુ બ્રિજ પાર્ક કરીને, ત્યાં સ્વામી બાપા પણ પધારેલા, બધા સંતો પણ ગયા હતા, અને ત્યાં એક બહુ એકાંતની શિબિર પણ થઈ હતી. હવે 84 સાલમાં બાપા જ્યારે વેલિંગબર પધારે છે ત્યારે ફરી હવે મુકેશભાઈ પબારીનગરે જ ઉતારો હતો. હવે બધી પધરામણી કંઈક સભાનો કાર્યક્રમ પૂરો થયો એટલે પછી એક હરિભક્તની ગાડીમાં બાપા રસ્ટન જવાના હતા, આ મુકેશભાઈ પબારીના ઘરે, એમના ફાર્મ હાઉસમાં. હવે રસ્ટન છે ને એક સામાન્ય ગામડું જ છે, એટલે જે ડ્રાઈવર હતા બાપાના નવા જે ચાલક, એમને રસ્તો બરાબર પાકો ખ્યાલ નહોતો, એટલે એને વિનંતી કરી કે આપણે કોઈક જાણીતાને લઈ લઈએ જેને રસ્તો જોયો હોય. નારાયણ ચાંદ સાહેબ વિશ્વાસપૂર્વક કે તમે ચિંતા કરતા નહીં, બાપાએ રસ્તો જોયો છે. અને બાપાએ પછી પેલા હરિભક્તને ડાબી જમણી ડાબી જમણી આ એક્ઝિટ આ એક્ઝિટ એમ કરતા કરતા બાપાએ મુકેશભાઈ પબારીનું ઘરે પહોંચાઈ દીધા. જે બાપા 90 સાલમાં ઉતરેલા, 4 વર્ષ પછી પરદેશના એક ગામડા, એમાં એ દિવસે કંઈક ટ્રાફિક વિશેષ હશે એટલે જે M1 કહેવાય, નેશનલ હાઈવે અને મોટરવે 1 કહે છે, મુખ્ય લંડનનો રસ્તો, એના ઉપર ટ્રાફિક બહુ હતી એટલે બધાએ નક્કી કર્યું કે આપણે જુદા રસ્તે આપણે જઈએ. એટલે જુદો રસ્તો લીધો, બાપાને ખ્યાલ આવ્યો કે આ રસ્તો કંઈક જુદો છે. પછી બાપા બોલતા હતા, બાપા વાંચતા હતા પત્ર, અને રસ્તો આવ્યો એટલે બાપાને તરત ખ્યાલ આવી ગયો કે આ રસ્તો કંઈક જુદો છે. બાપાએ તરત નોંધ કરી કે અલ્યા આ તો

ઈલિંગ રોડ વાળો રસ્તો, બાપા નામ સહિત ખબર હતી કે આ તો ઈલિંગ રોડ વાળો રસ્તો. પછી ગાડી આગળ સેજ ગઈ ને, બાપાએ સંતોને ધ્યાન ખેંચ્યું કે જો સંતો, આ સીએમ નું ઘર, સીએમ કાકાનું ઘર ક્યાં આવે છે ઈલિંગ રોડની આજુબાજુ, એ પણ બાપાને યાદ હતું. સંતોને ત્યાં ધ્યાન ખેંચ્યું કે આ સીએમ કાકાનું ઘર છે. એવી રીતે બાપાએ કેટલાય હરિભક્તોના ઘર, ઘરના રસ્તો, આપણે પહેલા વાત કરી હતી ગામ પણ બાપાને યાદ હોય છે. પેલા તળાજને બધા ગોહિલવાડના બધા દરબાર આવ્યા હતા અને બાપાએ આખું લિસ્ટ મંગાવ્યું કે કયા કયા ગામના કેવા કયા સંતો છે. ગઈકાલે અશ્વિનભાઈએ પ્રસંગ કીધેલો કે સંતોના ગામ તો કદાચ ખબર હોય, હરિભક્તોનું સાસરું ઘર ક્યાં છે એ પણ ખબર હોય છે. અશ્વિનભાઈના નાના ભાઈ રાજેશભાઈ, એમના લગ્ન લેવાના હતા. બાપાને તો બધું ગોઠવણ કરી રાખી હતી, એમને ખબર કે આ લોકો છોગામના છે, પણ છતાં બાપાએ એવું નક્કી કરેલું કે આપણે જે યોગીરાજ સ્વામી છે, પૂજ્ય બાલમુકુંદ સ્વામીના સેવક ગોંડલ, કે એમની બેન સાથે આપણે અમને લગ્ન લેવા છે. રાજેશભાઈ સાથે વાત થઈ ગઈ બાપાની. રાજેશભાઈના થોડુંક મનમાં જે રહ્યા કરે કે બાપા અમે તો છોગામના છે, ભાદરણ. બાપા કે મને ખબર છે છોગામના છે, તો કે આ તો ક્યાં છોગામની છોકરી છે. બાપાએ ત્યાં કીધું કે તારા ભાઈએ ક્યાં છોગામાં લગ્ન કર્યા છે, તારાપુર કર્યા ને ક્યાં, હે, કંડારી. તો કે તારા તારા મોટા ભાઈએ ક્યાં છોગામાં લગ્ન કર્યા છે, કે તારા માએ ક્યાં લગ્ન કર્યા છોગામાં, એ તારાપુર ને, કે તારા મધરે ક્યાં છોગામાં લગ્ન કર્યા છે, અને તારી બે ત્રણ બેન છે એ લોકો છોગામાં લગ્ન કર્યા છે, પણ એ લોકો ક્યાં સુખી છે. બાપાને ખબર કે કોને ક્યાં લગ્ન કર્યા છે એ નામ સહિત ખબર, કે તારા મોટા ભાઈ પણ આ કંડારી લગ્ન કર્યા છે, તારા માએ તારે માતુશ્રીએ પણ કે છોગામાં નથી કર્યા, તારા ત્રણ બેને કર્યા છે છતાં સુખી નથી, માટે હું કે છે કર લે. એમ કહીને પછી એમને વાત કરી, અશ્વિન પણ બોલાવી લીધા બોચાસન, ત્યાં પણ વાત થઈ કે તમે ચાર વાગે જોયા આવો છોકરીને. પછી એમના મધર તો કંઈક પરદેશ હતા, તો કે તમે અહીંયા બોચાસનથી તમે ફોન કરી દો, પૂછી લો બધું બરાબર છે કે નહીં, પાકું કરીને તમે જાઓ. આટલી હદ સુધી બાપાએ ત્યાં પણ સંભાળી હતી હરિભક્તના ઘરે ઘરની વાત. વાત બાપા બધા જાણતા હોય છે, કારણ કે એ ઘર એ પોતાનું મનાવ્યું છે. સ્વામી બાપાના જે પોતાના આપણે જે પોતાના અંગત ઘરના સભ્ય હોય એમ તો આપણે અતિથી એથી બધું જાણતા હોય ને, એમ સ્વામી બાપા પણ જાણે આપણું પોતાનું જ ઘર.

ત્રણ દીકરા, સોમા બેન ને બે દીકરા, અને તારા ત્રણ ભાઈઓ. એક સાથે પાંચ પેઢી બાબા બોલી ગયા, અને પાંચે પાંચ પેઢીમાં પણ પછી જ્યાં અંદર અંદર ફાટા પડે, કોને કેટલા દીકરા છે ને કોને ક્યાં સંબંધ અડે છે. આપણે સાનુગર માતા અને અનુપમ સ્વામી અત્યારે જે અત્યારે હ્યુસ્ટનમાં પોતે સેવા બજાવી રહ્યા છે, ઘણા વર્ષોથી રુડા સ્વામી સાથે પણ ત્યાં સેવા કરતા હતા. હવે અનુપમ સ્વામીના દાદા મોતી કાકા, એ મોતી કાકાની વાત નીકળી, આખા વંશની વાત નીકળી, એમ બાપાએ યાદ કર્યું કે જો આ મોતી કાકા એના ત્રણ ભાઈઓ બધા, મોતી કાકા, વલ્લભભાઈ ને ચતુરભાઈ, કે શાસ્ત્રી માર્ગના વલ્લભભાઈની સ્મૃતિ કરાવી. શાસ્ત્રી માર્ગ એકવાર ભેગા તાત્કાલિક રસ્તામાં ને રસ્તામાં જ વલ્લભભાઈને દીક્ષા અપાવી દીધી, કાલ મારી સાથે તું મારી જોડ, એમ કહીને મંદિરે પહોંચાડ્યા. અને પછી પાછા રૂટીનમાં આવી ગયા, પાછા બીજી જોડ મળી ગઈ ત્યાં. એ વખતે આવું ચાલતું હતું, બોલો જોડ મળતી નથી, તો આવા સંજોગો, આવા કઠણ સંજોગો. એની સ્મૃતિ કરાય કે બાપા કે શાસ્ત્રીમાં અડવિંદ અને ત્રીજો જગદીશ, અને અનુપમના બાપુ જે એટલે વલ્લભના બે દીકરા એ પણ અહીંયા જ છે, એમ કહીને સ્વામી બાપા કેટલા વંશની ત્યાં વાત કરી. એક રાજેન્દ્રસિંહ સારંગપુર આવ્યા હતા, એમનો વૈવશાળ વિધિ હતો, પોતે તો ગોંડલ સ્થિત થયેલા. વૈવશાળ વિધિ વખતે બાપાએ યાદ કરાયું કે અડવાડ વારે અરસંગ બાપુના દીકરા, હરમનબીજીના દીકરા, ઇન્દ્રસિંહના દીકરા આ રાજેન્દ્રસિંહ. બોલતા હાફી જવાય, અડવાળના અગરસંગના બાપુના દીકરા, અગરસંગ બાપુના દીકરા હરભમ બાપુ, એના દીકરા ઇન્દ્રસિંહના આ રાજેન્દ્રસિંહ થાય. આખું કુટુંબ શાસ્ત્રી માના વખતેથી ખૂબ ભોગ આપેલો. એવો જ બીજો પ્રસંગ ત્યાં નારીવ્ય બનેલો, 84 સાલમાં જ સ્વામીમાં ત્યાં નાસ્તો કરતા હતા. એમાં પ્રકાશભાઈ બ્રહ્મટ આવ્યા સ્વામી પાસે, અને એમની ઈચ્છા કે બાપાનો મારે ફોટો પાડો સાથે, પણ બાપો મારો હાથ પકડ્યો હોય એવી રીતે ફોટો આપણે પાડવો છે. બાપાનો હાથ પકડ્યો અને પછી એમને વિનંતી કરી કે બાપા આ હાથ તમે પકડી રાખજો. બાપા બોલે કે તારા દાદાના વખતથી પકડ્યો છે હિંમત સીધી. પછી કે જો તું પ્રકાશ, તારા બાપા નવનીતભાઈ, નવનીતભાઈ પુરુષોત્તમભાઈ, પુરુષોત્તમસિંહ પ્રહલાદસિંહ, પ્રહલાદસિંહ હિંમતસિંહ, હિંમતસિંહ હરભાઈ, હરિભાઈસિંહ, અને એ હરિભાઈનું નામ ભક્ત ચિંતામણીમાં આવે છે. બાપે નોંધ કર્યો કે ત્યારથી હાથ પકડ્યો છે, હવે તો જેટલો પકડેલો રાખીશ તેટલો પકડેલો રહેશે. આ પુરુષોત્તમ પ્રકાશબેનને પણ ખબર નહીં કે મારા બાપદાદા છેઠ મારા સુધી અડી ગયા. ભક્ત ચિંતામણીમાં પણ ક્યાં નિષ્કામ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે એ બાપે ત્યાં યાદ કર્યું. કદાચ ડાયરેક્ટ નામ યાદ, નામ તો યાદ હોય છે, પણ એ તમારા બાપુજીનો ફોટો ને ક્યાં ભોગ છે એ પણ બધું આપણને યાદ છે. ગયા 2-3 વર્ષ પહેલાં બાપા દિલ્હી હતા, એમાં 4 ભાઈઓ આવ્યા બાપાને મળવા, 4 દવે ભાઈઓ. એક તો તરુણભાઈ, પ્રવીણભાઈ, રાજેશભાઈ અને દેવેન્દ્રભાઈ. અને એ વખતે મુનિવાસ સ્વામી પરિચય અપાયો કે સ્વામી આ જયપુરમાં જે મંદિર થયું છે એ એમના પરદાદાઓએ આખું મંદિર બંધાવ્યું છે. બાપે કે એમ કે તમારા દાદાનું નામ શું? લાઈટ ચાલુ થઈ ગઈ બાપાની. એ ખાલી આમ તમે નામ આપો કે સિંજીવાડા અથવા તારાપુર અથવા તો કંઈક ભાદરણ કે બોરસદ કે કંઈ નામ બોલો, બાપાની ડાયરેક્ટી ખુલી જાય. બાપાની ડાયરેક્ટી એવી જબરજસ્ત છે ને. હવે કે તમારું નામ શું દાદાનું? કે માવજી ત્રિકમ. અને બાપાને ચાલુ થઈ ગયું લાઈટ. બાપા કે ઓળખ્યા કે એમનો ફોટો જયપુરના મંદિરના ઉપરના માળે ત્યાં ટીંગાડેલો છે. પછી કે બાપે સામે પેલા છોકરાઓ એકદમ દંગ થઈ ગયા કે સ્વામી તમે ગયા છો? કે પછી બાપા હિન્દીમાં થોડુંક બોલ્યા, હિન્દી ભાષા હતા કે વહી તો બહુ જ ઠેરા હે, કે મંદિરનું કામ ચાલુ હતું ત્યારે અમે પથ્થર માટે ત્યાં રહેતા હતા અને મંદિરમાં તમે બહુ રહ્યા છે, તમારા બાપ દાદાને તો બહુ અમે સારી રીતે ઓળખીએ છીએ. પહેલા છોકરાઓ યાદ આમ દંગ થઈ ગયા કે બાપા આટલા બધો આમ રસપૂર્વક અમારા કુટુંબનું બધું જાણે છે. આવા તો બીજા પણ કેટલા પ્રસંગો છે. પુરુષોત્તમ પરામાં જે આપણું આખું કુટુંબ છે મોટા સ્વામીનું, એમાં તો બાપા આમ એકે એક ફેમિલીમાં કોણ ક્યાં કોના છોકરા એવું એટલું છેઠ સુધી આમ જાણે છે. જ્યારે ત્યાં સંતો પધારેલા 87ની સાલમાં, એ વખતે બહુ જ એક ઐતિહાસિક પ્રસંગ બની ગયો હતો. આપણા સંસ્થાને તમામ મન લાવે છે, અને એ વખતે બાપાએ બધી જૂની સ્મૃતિ કરાવી શાસ્ત્રીમાના વખતે. અને મોટે સ્વામી ને બધા જેમને કંઈ ભાઈઓ એ વખતે જે શાસ્ત્રીમાન માટે શિર સાથે જે પક્ષ રાખેલો એ વખતે બધા સંતો યાદ કરે છે કે એમના કુટુંબના 50 સભ્યોનું નામ ઠામ કામ સહિત કોને ક્યાં સંબંધ થાય છે, શું પ્રસંગ બનેલો, એ બધું જ 50 પુરુષ વર્ગના હરિભક્તો બાપાએ ત્યાં પરિચય અપાવેલો સંતોને. કેટલા પોતે ઓતપ્રોત થઈ ગયા છે.

સ્વામી બાપા આટલી હદે બધું જ એ યાદ રાખે છે. આ તો કદાચ આપણા ઘરના ડાયરેક્ટ સભ્યની વાત થઈ, પણ તમારા ઘરના કદાચ કોઈ બિઝનેસ પાર્ટનર હોય એનું પણ યાદ રાખે છે. અહીં આટલા ધોરણ જે પ્રસંગ છે, યોગેશ વડોદરા તીર્થ થયા હતા, એમના બોલો પણ પાર્ટનર થોડીક દગો દીધો એટલે પૈસા ઉઘરાવણી બહુ લેનદેન બહુ બાકી રહી ગઈ હતી. એટલે ઘણા વર્ષથી પ્રશ્ન ચાલતો હતો, પ્રશ્નપત્ર જ નહોતો. બાપા ઘર વાત કરવા માટે આવ્યા ફરી, અને બાપાએ એ ટુ ઝેડ બધું યાદ કર્યું કે તમારા આ પાર્ટનર પાસેથી આટલા પૈસા બાકી છે, આ પાર્ટનર પાસેથી આટલા પૈસા બાકી છે, અને આ પાર્ટનર પાસેથી આટલા પૈસા બાકી છે. ભાગીદારના પણ નામ અને કેટલું કામ બાકી છે એ પણ બાપાએ યાદ કરાવ્યું. યોગેશભાઈ ત્રિવેદી એવું બોલી ગયા કે સ્વામી તમે સુપર કમ્પ્યુટર છો. ખરેખર આપણે લાગે કે આટલી સૂક્ષ્મ બાબતો, અમુક તો નાની નાની વસ્તુ આપણે યાદ રાખીએ જે આપણે ભૂલી જાય, આપણા અંગત માણસ આપણે ભૂલી જાય, બાપા યાદ રાખીએ. આપણે પેલો એના પ્રસંગ કીધો, અહીંયા જન્મજયંતિ ઉજવાઈ 57 સાલમાં, એ વખતે બીજા કોઈને યાદ નહીં, બાપાને યાદ આવ્યું કે મોટા મોટા શેઠિયો આવશે એ લોકોના ડ્રાઈવરનું શું, જે આપણા જ માણસ કહેવાય આપણે એનું ધ્યાન રાખવાનું હોય આપણે ભૂલી જાય, પણ બાપા યાદ રાખ્યું કે એ લોકો શેઠે આવ્યા હશે તો એ લોકોને ડ્રાઈવર ગાડી લઈને આવ્યા હશે, એ લોકો કાર પાર્કમાં હશે, એ લોકો માટે પ્રસાદ મોકલજો. તે અમદાવાદનો પ્રસંગ આપણે બીજો કીધેલો, મોટા મોટા મિનિસ્ટરો આવેલા, તો બાપા એ પણ ભૂલ્યા નહીં કે મિનિસ્ટર હશે, ડ્રાઈવર પણ હશે, ડ્રાઈવરને પણ તમે જમાડી દેજો. અમુક તો કેવી નાની વસ્તુ, વિમાન સ્વામી જે પોતાનો પ્રસંગ કહે છે પૂર્વાશ્રમનો, યોગીજી મહારાજ પોતે ભાવનગર હતા, કુબેર ભાઈ આપણે જે ધામમાં ગયા એટલે મહાન સ્વામીને કીધું કે તમે પ્રમુખ સ્વામી મારા સાથે જાઓ. પ્રમુખ સ્વામી મારા સાથે ત્યાંથી અમદાવાદ આવ્યા. પેલો આપણે રોટલીનો પ્રસંગ કીધો હતો ને, રોટલી બાપાએ પોતાના પત્તરમાંથી કાઢી કરીને એ અમદાવાદનો પ્રસંગ. ત્યાર પછી બાપા સાથે અમદાવાદથી પોતે અટલા દ્રાવી રહ્યા હતા, કહીનમાં આવતા હતા મહાન ડૉક્ટર પ્રમુખ સ્વામી, એમની જોડ અને વિનુભાઈ, ત્રણ જણા. હવે ગીર્દી તો બહુ હતી ટ્રેનમાં, થર્ડ ક્લાસમાં ટ્રાવેલિંગ કરો ને એ વખતે, એટલે બરાબર કંઈ મર્યાદા સચવાયું હોત. બીજી જગ્યાએ ગયા, ત્યાં બેઠા, પ્રમુખ સ્વામી યાદ કરો કે તમારી થેલી ક્યાં, બાપાને પરો નહોતો. હવે એ સેવામાં હતા યુવક તરીકે, કંઈ ઓડી ના જાય, કંઈક વ્યવસ્થા કરવાની હોય, પણ કે બાપા મારા માટે યાદ કરો પહેલાં તો કે તમારી થેલી ક્યાં, મારી વસ્તુ હોય મારે યાદ રાખવાની હોય. બાપા ઊભા થઈ થેલી લઈ અને પાછા આવી ગયા. થેલી આગળ આ સાઈડના પગથી ઉપરથી પગથી આગળ બૂટ કાઢેલા, અને જ્યારે આગળ મારા ત્યાં રહી ગયા, પણ બાપાએ પહેલેથી યાદ રાખેલું અને પાછળને કહી રાખ્યું કે આ સાહેબને બૂટ તમે આગળ લાવી દેજો. આપણા બૂટ આપણે જ્યારે ભૂલી જાય, બાપા એ બૂટ પણ ભૂલતા નથી. વર્મા સાહેબ બોલેલા એ વખતે કે પ્રમુખ સાહેબ મારા હરિભક્તોનું તો ધ્યાન રાખે છે, પણ હરિભક્તના જોડાનું પણ ધ્યાન રાખે છે. આવી વસ્તુ અમુક તો કેટલી સૂક્ષ્મ બાબતો છે. રમૂજી પ્રસંગ છે, આમ તો આ પ્રસંગ જતનમાં કેવો હતો, માતાના પ્રસંગમાં, પણ એ વખતે હું ભૂલી ગયો હતો, પણ અત્યારે ફરી યાદ આવ્યા. બાપા જે યાદ સ્મૃતિની બધી વાતો આવે છે, ત્યારે અમે બાપા સાથે 98માં આફ્રિકા હતા, નૈરોબી. બાપાનો 12 દિવસનો જ કાર્યક્રમ, આમ તો કાર્યક્રમ હતો જ નહીં, પણ હરિભક્તોની બહુ વિનંતી હતી. ત્યાં બધી મોટી મોટી બેંકો બહુ પડી ભાંગેલી અને હરિભક્તોને ખૂબ નુકસાન કરી ગયું હતું, અને આવતા વર્ષે પ્રતિષ્ઠા ઉત્સવ હતો 99માં. એટલે બાપાને વિનંતી કરી કે તમે આ પધારો, હરિભક્તોને બળ આપો, અને બાંધકામ પણ તમે જોઈ લો. એટલે 12 દિવસના કાર્યક્રમ માટે બાપા લંડનથી નૈરોબી આવે છે. એમાં રોજ સાંજે સાંજે બાપા જે જૂના મંદિરમાં નગારા રોડ ઉપર જે નાનું મંદિર હતું, બાપાનો નાનો હોલ જમવાનો, બાપા ત્યાં જમી લે સાંજે. ત્યાં જ પછી જે અગ્રેસર હરિભક્તો હોય બધા, કિરણભાઈ ને હર્ષદભાઈ ને પછી આ પૂજ્ય કાકા ને બધા જે હરિભક્તો હોય બધા, ભટ્ટેસા ને બધા, એ લોકો બેઠા હોય, અને બાપા જ પોતાના જમવાના આસન ઉપર ટેબલ પણ ત્યાં જ હોય. હું કે મંદિર મોટશે, કઈ રીતે કરશે, કેટલા દિવસનો ઉત્સવ કરશે, યજ્ઞ હોય, નગરયાત્રા, આ તે બધી મિટિંગો ચાલે રોજ સાંજે. એવામાં આમ બાપાનો પોઢવાનો સમય થાય એટલે બાજુમાં એમની રૂમ હતી, બાપા શયન કક્ષ. એટલે અમે કેટલાક સંતો આમ દરવાજો સહેજ ખુલ્લો રાખીને દર્શન કરતા હતા બેઠા બેઠા. નીચે ખબર પડી ગયા સ્વામી હવે ટૂંક સમય પતાવશે. એવામાં વલ્લભ સ્વામી આવ્યા, અને વલ્લભ સ્વામી એક વાત કરી ગયા કે જોજો કે હવે બાપા આ મિટિંગ પતશે ને, એ દરેક હરિભક્તના માથે હાથ મૂકશે, પણ આ એક પર્ટિક્યુલર હરિભક્ત છે ને એના માથે હાથ નહીં મૂક્યા. એમ થી આવું કેમ, આવો અન્યાય, આમ 5-7 હરિભક્ત બેઠા દરેક ઉપર હાથ મૂકો ને આ હરિભક્તના માથે જ કેમ નહીં. એટલે કે તમે જોજો ને, એટલે અમે તો બેઠા હતા, એવામાં જ મિટિંગ પૂરી થઈ, બધા જે નકશા હતા બધા રોલ કરી, અને વારાફરતી બધા હરિભક્તો આવ્યા, અને બરાબર બાપા બધાને માથે આમ કોમર સ્પર્શ કરતા હતા. અને આ પર્ટિક્યુલર હરિભક્ત આવ્યા ત્યારે ખરેખર બાપાનો હાથ આમ ગયો, તરત ખસીને ખાવા ઉપર આવી ગયો. ઠીક, આ તો વાત ખરી થઈ, આ તો આ જોયું બધાના માથે ઉપર, આના માથે જ નહીં, કે આ તો અન્યાય કહેવા, તો બહુ ખોટો કહેવાય, આવું કેમ કર્યું છે બાપાએ. મનમાં મનમાં બધી વાતો ચાલે, આમ સંતો ગોષ્ઠી કરતા બાપા પછી આવ્યા, બાથરૂમમાં પણ ગયા વલ્લભસ્વામીને હાથ પકડીને, બહાર આવી ગયા પલંગ પર બેઠા સાઈડ ઉપર.

હાથમાં જલપાત્ર, એક હાથમાં રૂમાલ, અને સંતોની વડા ઘુસપુસ બધી ચાલતી હતી. બાપા કે સંતો શું ગોષ્ઠી ચાલે છે? સાંઈ વાત કરી કે સ્વામી હું મેં ઘણી વાર નોંધ કરી છે કે તમે બધા હરિભક્તોના માથે હાથ મૂકો છો, આ હરિભક્તોના માથે કેમ નહીં? બાપા કે એને નહીં, કે બાપાને તરત શબ્દ યાદ ના આવ્યો. બાપા કે પેલા માથે પેલું નહીં કે પેલા નકલી વાર છે? એ હરિભક્ત પોતે વીક પહેરતા હતા. બાપા કે આપણે માથે હાથ મૂકે અને કઈ ખસી બસી જાય, જાહેરમાં લાજ જાય, એને કે ખબર બરાબર છે. બાપા પછી ત્યાં બેઠા બેઠા આપણા જેટલા હરિભક્તો વીક પહેરે છે આખી લિસ્ટ કે બાપા ત્યાં કર્યું કે જો પેલા અમેરિકામાં આ છે, લંડનમાં આ છે, પેલા આ છે, આ છે, કોણ હરિભક્ત શું વીક પહેરે છે એમાં બાપા ખબર છે. આમ તો ઘણી વાર આ પ્રસંગ જતનમાં કેવું છે, બાપા કેવી આપણી કેવો આશરો આપણે કર્યો છે. આપણે બોલીએ છીએ ને, સંસાર ઘંટી ઘૂમતી જેમાં અગણિત જીવ દડાય, જોને પ્રમુખ સાંઈ મહારાજના શરણમાં વાંકો વાર ના થાય. આપણો વારની વિઘ્નો વાર પણ વાંકો ના કરે આપણે ગુરુ મળ્યા છે, તો પોતે યાદ રાખી શકે છે. આ તો હદ થઈ ગઈ. આમ આવી વસ્તુ પણ બાપા યાદ રાખે, એનું કારણ શું છે? કારણ શું છે? એકલા સ્વામી કે સ્વામી આટલા બધા નામો અને આટલા બધા સગાવાળા સંબંધો તમે આમ કેવી રીતે યાદ રાખી શકો? મને સમજાતું જ નથી. આપણે મને સમજાતો અત્યારે આમ અકલ્પનીય લાગે છે. યજ્ઞ સાહેબ પોતે બોલી ગયા કે સ્વામી તમે કેવી રીતે બધું યાદ રાખી શકો છો? સમજાતું જ નથી. બાપા જે બોલ્યા, બાપા કે આ તો જૂનું મશીન છે, જૂનું મશીનમાં બધું ટેપ થઈ ગયું તે ચાલે છે, હવે નવું ટેપ થતું નથી. બાપા હજી પડ્યા કે જૂનું મશીન છે તો ટેપ થતું નથી, એના કેટલું જૂનું પણ કેટલું બધું યાદ રાખે એક સાથે. પછી બાપા બોલ્યા, જો આ મુદ્દો છે બાપા કે જૂના વખતમાં અમે ગામડે જતા ફરતા, હરિભક્તો મંદિરમાં આવતા, મળે કરીએ સાથે રહીએ, એટલે યાદ રહી જાય ને? બાપા હરિભક્તો સાથે એવા બધા ઓતપ્રોત થઈ ગયા છે, એક મેક થઈ ગયા છે, એટલે કે યાદ રહે જ ને? આ બાપાની એક ખાસિયત છે. બાપા આ હરિભક્તો સાથે આમ એટલા બધા સજ્જડ જડાઈ ગયા છે, જોડાઈ ગયા છે, એટલે એમને કંઈ નવાઈ નથી લાગતી કે આ તો યાદ રહેવું જ જોઈએ ને, એમાં ક્યાં મોટી વાત છે? એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ આ આપણા સાથે એવા બધા જોડાઈ ગયા છે. આ જે સંબંધ છે પોતે જરાય એવું માનતા નથી કે આપણે જુદા છે, એ તો હંમેશા એવું જ એમને લાગે છે કે આપણે તો હંમેશા સાથે જ રહેવું જોઈએ, સાથે જ હોવા જોઈએ. તો પછી નાને કે નાનામાં નાના પ્રસંગની, નાનામાં નાની વિગત બધી જ એમની યાદ રહેતી હોય છે. યાદ રહે છે તો જ નહીં, યાદ આવે છે. સૂક્ષ્મ ભેદ છે. યાદ કદાચ રહે, તમારી ઉપસ્થિતિ હોય, તમારું તમે હાજર થાઓ, તમારું નામ યાદ રહે, ઓ તમારો આ ગામ, તમારું સસુર, તમારો આ ને ત્યાં, તમે હાજર ના હો છતાં પણ યાદ આવે, એ પ્રેમ છે. કોઈ માણસ તમારો અત્યંત પ્રિય વ્યક્તિ હોય ને દૂર ગયો હોય, ત્યારે તમને સ્મૃતિ થઈ આવે કે આ અહીંયા હોત તો મજા આવે, શું કરતા હશે. અખંડ સ્મૃતિ ત્રણેય અવસ્થામાં, હવે બોચાસનમાં હતા અને ત્રણાનો પ્રસંગ છે. એ વખતે બાપાને ચક્કરનું પેલું પ્રકરણ ચાલતું હતું ત્યાં કલકત્તા. જન્મજયંતિ પછી બાપા તાત્કાલિક બોમ્બે આવી ગયા હતા, પણ ચક્કરનું બધું થોડુંક સ્કેનને બધું કરાવ્યું, પછી બહુ કંઈ નીકળ્યું નહીં, પણ છતાં બાપાને આરામ કરવા માટે થોડોક સમય આપને આપણે આપ્યો હતો. બાપા એ દિવસોમાં વિદ્યાનગર હતા અને વિદ્યાનગરમાં બાપાનો કાર્યક્રમ ડૉક્ટર એવો ઘડ્યો હતો કે બાપા સવારે પણ થોડોક આરામ કરે, આરામ કરીને પછી પોતે જમવા માટે આવે. હવે એ દિવસોમાં એકવાર બાપા થોડાક જમવામાં મોડું થયું. આમ તો આમ ટાઈમસર જતું, 1:30 વાગ્યા હતા, રૂટીનમાં તો એ જ ટાઈમ હતો, પણ ભગવત ચરણ સ્વામી બાપાની સાથે ગમત કરવાનો સ્વભાવ, અને બાપાને કહે કે કેમ આજે મોડું થયું, બહુ સારી ઊંઘ આવી ગઈ? બાપા કહે ના ના ટાઈમમાં જ, પહેલાં કહે કે એના ટાઈમમાં જ છે, કે ના થતું જ નથી, હવે વાત જ ઉડાડી દીધી, મને સ્વપ્ન ક્યારે આવતા જ નથી. પછી એમાંથી વાત નીકળી કે યોગી બાપાને બહુ સ્વપ્ન આવતા. બાપાએ પછી પુષ્ટિ કરી કે હા, યોગી બાપાને બહુ સ્વપ્ન આવતા, કે વાતો પણ બહુ કરતા, સાસી મને સ્વપ્ન આવે, આમ જાગા સ્વામીને સ્વપ્ન આવે, કોઈની પીરસવી હોય, કોઈની સેવા કરવી, આમ આમ પેલો રૂપ રંગમંડળ વાળી નાખી હોય, જાતના સ્વપ્ન બધા આવતા. પછી બાપા જમવાનું શરૂ કરે છે અને એકદમ શાંત પડી ગયા. આમ એક બે કોડી લીધા ને, પછી બાપા બોલ્યા કે અમને સ્વપ્નમાં તો કે આ બધા યુવકોને હરિભક્તો જ આવે છે. ત્રણેય અવસ્થામાં બાપાને આપણી અખંડ સ્મૃતિ રહે છે. બાપા ખાલી ભાવનાની એક વ્યક્તિ નથી કરી, પણ હકીકતમાં ત્રણેય અવસ્થામાં, ત્રણેય કાળમાં અખંડ સ્મૃતિ એ હરિભક્તની રહે છે, એ ક્યારે શક્ય બને? તમને જ્યારે આમ

આમ લગણી લાગી હોય, અખંડ એનું રટન હોય, ત્યારે એનું આમ સહેજે સહેજે વાતવાતમાં પ્રગટ થઈ જાય. ફાધર વોલેસ પોતે એક નાનો પ્રસંગ કહે છે, એકવાર એક વિદ્યાર્થીને પૂછ્યું કે તારું ઘર અહીંયાથી કેટલું દૂર, તારું ઘર અહીંયાથી કેટલું દૂર. છોકરાએ જવાબ શું આપ્યો કે સાહેબ 2.5 રૂપિયાની ટિકિટ. મારું ઘર અહીંયા 2.5 રૂપિયાની ટિકિટ. હવે કંઈક અંતર હોય તો કાં તો તમે કિલોમીટરમાં આપો, અથવા કદાચ ટાઈમમાં આપો કે 1/2 કલાક રસ્તો થાય, 2 કિલોમીટર 5 કિલોમીટર થાય. પણ છોકરાએ એની લગની કેટલી બધી પૈસાની, તો એ જવાબ પણ પૈસા હોય કે 2.5 રૂપિયાની ટિકિટ થાય. જે વસ્તુ જેને તમે આમ લગની લાગી આમ અખંડ એને આલોચ હોય, એ વાત વાતમાં એ પ્રગટ થઈ જ જાય છે. આનું નામ આસક્તિ કહેવાય. પૈસામાં જ્યારે આસક્તિ હોય ત્યારે આવું સહેજે સહેજે એ પોતે પ્રગટ થઈ જાય. મહારાજે આસક્તિની વાત એની 3 કસોટી કરી છે. મદીનો 29મો ચામત છે, એમાં મહારાજ પોતે કહે છે કે ભગવાનમાં આસક્તિ છે એની 3 કસોટી. કે ભગવાન ત્યાં કથાવાર્તાની વાત કરે છે, પણ 3 સંજોગોમાં તમને એ યાદ આવે, એ કરવાનું મન થાય. એક બાજુ તમે લેવાઈ ગયા હો, તમે વિષયથી આમ આવૃત થઈ ગયા હો, એ એક પ્રસંગ. અથવા તો અત્યંત દુઃખનો પ્રસંગ, એકદમ અપમાન તમને ક્યાંક થયું હોય, હાડોહાડ જાહેરમાં એવા પ્રસંગમાં. અને 3જો પ્રસંગ, તમને એકદમ થાકી ગયા હોય, એકદમ શારીરિક કંઈક તકલીફ હોય, રોગ હોય. આ 3 પ્રસંગમાં જો ભગવાન યાદ આવે તો સમજવું કે તમને ભગવાનમાં આસક્તિ છે. બાપાને હરિભક્તોમાં આસક્તિ છે, એટલે આ 3ે 3 પ્રસંગમાં બાપા પણ હરિભક્તને યાદ કરી શકે છે. દુઃખમાં, દેહમાં દુઃખ હોય, અત્યંત કંઈક કષ્ટ પડતું હોય, એ વખતે પણ બાપા હરિભક્તોને યાદ કરે છે. ગોલ્ડ બેરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું બાપાને, ત્યાં 86ની સાલમાં બાપા બમ્બઈમાં હતા. ઓપરેશનમાંથી બાપા જ્યારે જાગ્યા, પહેલી જ વાત બાપા શું કરે છે કે હરિભક્ત બિચારા ચિંતા કરતા હશે, બહાર ખાધા પીધા વગરના રહ્યા છે, એ લોકોને સમાચાર પહોંચાડી દો, સ્વામી બાપા સ્વામી ભાનમાં આવી ગયા છે, બધા જમી લે. બાપા હજી તો એનેસ્થેસિયામાંથી જાગ્યા જ છે, અને પહેલી વાત એ યાદ કરે છે હરિભક્ત બિચારા ચિંતિત હશે, ખાધા પીધા વગરના રહેતા રહ્યા છે, એ લોકોને સમાચાર આપાવી દો કે સ્વામી બાપા સ્વામી બાપા ભાનમાં આવી ગયા છે, એ લોકો જમી લે. એનો અર્થ એમ કે સ્વામી વાતમાં લખે છે કે જ્યારે આપણે સુવા જઈએ ત્યારે ભગવાનનું ભજન કરીએ, અને ઉઠીએ ત્યારે ભગવાનનું ભજન કરતાં કરતાં ઉઠીએ, તો એમ માની લો કે આપણે સુષુપ્ત અવસ્થામાં પણ આપણે ભગવાનનું ભજન કરી લીધું. એમ બાપા જ્યારે એ પણ વાત કરી હતી, બાપા જ્યારે ગોલબેડા ઓપરેશન કરવા માટે જતા હતા, સ્ટ્રેચરમાં હતા, એ વખતે ઓપરેશન થિયેટરમાં જતા જતા સ્ટ્રેચર ઉપર હરિભક્ત ખાનગી કરી ગયા હતા, એ પ્રસંગ યાદ છે ને. એ જતા જતા હરિભક્તને વાત કરે છે, જાગીને પણ હરિભક્તને યાદ કરે છે. એનો અર્થ સુધી કે એનેસ્થેસિયામાં સુષુપ્તિમાં પણ બાપાના હરિભક્તોનું જ રટન હંમેશા ચાલે છે. આવા દુઃખના પ્રસંગમાં, ગાંઠનો પ્રસંગ છે, ઓપરેશન થિયેટરમાં જજે, એમાં બાપા હરિભક્તને યાદ કરે છે. અપમાનનો પ્રસંગ, બાપા લંડનમાં હતા, અને એક હરિભક્ત, હરિભક્ત ના જ કહેવાય, પણ અજ્ઞાનવશ એક ભાઈ બાપાને ન કહેવાના શબ્દ પોતે બોલી ગયા. આમ તો જૂના હરિભક્ત હતા, પણ કંઈક ગેરસમજ લીધે બાપા પાસે કંઈક એવો અણગમો થઈ ગયો, અને ત્યાં બધાની હાજરીમાં બધા સંતો એકદમ આમ આમ ધુઆફુઆ થઈ ગયા. શું કરીને કેવું થઈ ગયું, બાપા બધાને વાર્યા, વારીને શું કીધું, શું યાદ એ વખતે કે અમને જમાડીને મોકલજો. અમને આવા અપમાનના આમ સામે જ ઊભો છે માણસ, પોતાના દ્વેષને બાપા યાદ કરાવી યાદ રાખે છે કે આને જમાડીને આપણે મોકલો છે. આ પ્રસંગ ક્યાંનો છે, 85નો પ્રસંગ છે, સુવર્ણ તુલાના પછીના દિવસનો. આ બધું હાડોડ અપમાન છે, એનો આગલો દિવસ પણ તમે જો 85નો જે પ્રસંગ આખો. એક તો બાપા પહેલી વાર આવી રીતે આવો મોટો ઉત્સવ પરદેશની વિમા કરતા હતા, CFI, અને પાછા એલેક્ઝાન્ડર પેલેસના ગ્રાઉન્ડમાં ભવ્ય આલિશાન આખું જેનો જે મેદાન હતું આખું, એમાં પહેલી વાર બંગાળી લઈ જાય છે, અહીંથી બધા મંદિરો અને ગેટ્સ ને આ અને તેમ ત્યાં લઈ જાય છે. અહીંથી ડાન્સર લઈ ગયા, મોટા મોટા સ્ટેડિયમમાં આપણે કાર્યક્રમ કર્યા, બધા મોટા મોટી કીર્તનારાધન થઈ, મોટા મોટા મહાનુભાવ આવે છે, આમ બધા જ એક અવાજ બાપાનો મહિમા ગાય છે. એમાં પણ શિરમોર જે પ્રસંગ, ક્વિન્સ પાર્ક રેન્જર્સમાં બાપાની સુવર્ણ તુલા, હવે આ મોટો ઉત્સવ થતો હતો એમાં જ બધાનો ઉત્સાહ ઉમંગ માતો નહોતો, અને જ્યારે આ સુવર્ણ તુલાની વાત નીકળી, સીએમ કાકાનો મૂળ પ્રસંગ સંકલ્પ, એમની ગુરુભક્તિ, બાપાએ ત્યાં મંજૂરી આપી સીએમ કાકા હતા એટલે, અને ક્વિન્સ પાર્ક રેન્જર્સ સ્ટેડિયમ, આટલો મોટો ફૂટબોલ સ્ટેડિયમ, મને યાદ છે એ વખતે ફૂટબોલ સ્ટેડિયમમાં નવું નવું પેલું એસ્ટ્રોટર્ફ આવેલું, આર્ટિફિશિયલ ગ્રાસ, એમાં ક્વિન્સ પાર્ક રેન્જર્સ એક એવું પહેલું એક સ્ટેડિયમ હતું કે જેમાં એસ્ટ્રોટર્ફ આવેલું, એટલે બધાને બહુ મહેમત કહો QPRમાં એસ્ટ્રોટર્ફ છે, અને સારી ફૂટબોલ ટીમ કહેવાય. અને એ વખતે મોટા મોટા પેલા આમ BBCના પણ કેમેરા આવી ગયા હતા, અને ત્યાં ડાન્સ થાય, ને બધા વૈદિક મંત્રોચ્ચાર થાય, ને બધા મોટા મોટા મંડલેશ્વર પણ આવ્યા હતા, અને બધા જ સદગુરુ સંતો બાપાના મહિમા ગાય. એવા વખતે બાપા જ્યારે આટલા સ્ટેડિયમમાં વિરાજમાન છે, સુવર્ણ તુલા પર બેસે છે, એમની સાકા સાથે તુલા થાય.

સાકર વાડી સોના સાથે તોલા થાય છે. એ વખતે જયારે બાપાને પૂછવામાં આવ્યું કે બાપા તમે એ તોલા પર બેઠા હતા ત્યારે શું વિચાર કરતા હતા, બાપાએ શું કીધું કે આપણા એલિપેલીમાં, એલેક્ઝાન્ડર પેલેસમાં જ્યાં સીએફઆઈનો સમય હતો એ ગ્રાઉન્ડમાં જ આપણે જે સ્વયંસેવકો ત્યાં રોકાઈ ગયા હતા એ યાદ આવતા હતા. બાપાને ખબર હતી, આગળથી બાપાએ સૂચના આપી દીધી કે આ સોના તોલાનો પ્રસંગ છે પણ એ તો દૂર છે આપણા સમયના ગ્રાઉન્ડથી, અને ત્યાં સમયમાં પણ રવિવારનો દિવસ એટલે ત્યાં તો હરિભક્તો બધા સામાન્ય માણસો જોવા માટે આવે જ, અને સોના તોલા તો હરિભક્તો માટે જ હતો, તો બધા જ સ્વયંસેવક અહીંયા આવી જશો ત્યાં વ્યવસ્થા કોણ સાચવશે. બાપાએ બધા જ સ્વયંસેવકોને એકદમ પ્રેમથી વાત કરી કે તમે, તમારા માટે આ જ સમયો છે, આ જ સેવા છે, તમારી ભક્તિ એમાં આવી ગઈ. હરિભક્તો જેના માટે રાહ જોતા હતા એ લોકોએ સોનાને દાન કરેલું, છતાં બાપાની એક આજ્ઞા થઈ, આજ્ઞા શિરોધાર્ય કરી, રાજી થયા સહર્ષ, એવી આજ્ઞા પોતે સ્વીકાર લીધી. બાપાએ પછી એમના માટે પણ જુદો સમય કરેલો, એ પણ ખ્યાલ છે ને, એલી પેલીના ગ્રાઉન્ડમાં જ એક પેલા માર્કીમાં બાપાએ ખાસ સ્વયંસેવકો માટે બીજી વાર સોના તોલા કરેલી. એમ બાપા પેલા ડીસી સાથે બધા સાથે નાચ્યા હતા, મને ખરા અશોકભાઈ સાથે, એપી કાકા સાથે, બધા સાથે બાપાએ બહુ જ સુખ આપ્યું હતું સ્વયંસેવકોને. બધા એવું કહે છે કે જે બે પ્રસંગમાં હાજર હતા કે મોટા સ્ટેડિયમ કરતાં પણ પેલા નાના માર્કીમાં વધારે સુખ આવ્યું હતું. બાપાએ એટલું બધું લટકા કર્યા, બધા ઠેકા લીધા, અને બાપાએ આમ હરિભક્ત યુવકોને આમ ખુશ ખુશ કરી દીધા. યુવકો બાપાને ટેળી લીધા હતા, પછી તો ઉચકી લીધા હતા એ આખો પ્રસંગ. પણ જે આવો પ્રસંગ, અત્યંત સુખનો પ્રસંગ, સુવર્ણ તોલા જેના માટે બધા ઝંખતા હોય એમ, એ પ્રસંગમાં બાપા કહે છે કે મને મારા યુવકો યાદ આવતા હતા. આટલા બધે બાપા આપણા સાથે પોતાને આમ, અને નવાઈની ક્લાઇમેક્સ તો એ છે સુવર્ણ તોલાની કે બીજા જ વર્ષે જ્યારે બાપાને યાદ કરાવવામાં આવ્યું કે બાપા આ તારીખે ગયા વર્ષે સુધી તમને યાદ છે કે ના, કે આ દિવસે તમારી સોના તોલા થઈ હતી, એનો અર્થ એમ કે બાપા તોલા પર બેઠા છે એમને તો સોના તોલે યાદ રહેતી જ નથી, એ તો ભૂલી જ ગયા છે પોતે, એમને તો યુવકો જ હંમેશા યાદ રહે છે. જે પુરુષને પોતાના સોના તોલાનું યાદ નથી રહેતું, જે પુરુષને પોતાની જન્મ તારીખ યાદ નથી રહેતી, ચરણનો પ્રસંગ છે બાપા મહેસાણા હતા, જન્મજયંતિનો આમ આવો ભવ્ય કાર્યક્રમ હતો, એ દિવસ બાપા પત્ર લખવા માટે બેઠા, અને પત્ર લખતા હતા એ વખતે બાપાએ ઊંચું જઈને પૂછ્યું સંતોને કે આજે કઈ તારીખ, અરે ભલા માણસ મારી જન્મજયંતિ છે, આજે લાખો હરિભક્તો તમારા માટે આજે ઝંખે છે, તમારા દર્શન કરવા માટે આવે છે દેશ પરદેશથી, કે કહો હા બરાબર. પોતાની જન્મદિવસની તારીખ એમને યાદ નથી, બરાબર તિથિ તો ખબર હોય પણ આમ એ દિવસે આમ સમય હોય છે એ તારીખ ખબર નથી બાપાને, પોતાની જન્મજયંતિની તારીખ પણ પોતે ભૂલી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ જમવા બેઠા હોય અને ફોન આવે એવું બને છે, જમતા જમતા ઉપર ઉપર બે ત્રણ ફોન આવી જાય, જમતા ફોન આવ્યો હોય, જમવાનું શરૂ થયા પહેલાં ફોન આવ્યો હોય અને તરત હાથ ધરે કે ચાલો આપણે ચોરું કરી લે, જમવાનું બાકી છે, પછી વલ્લભ સ્વામી કેવું પડે કે સ્વામી જમવાનું બાકી છે. જે પુરુષ પોતાને જમ્યા છે કે નહીં નથી યાદ રહેતું એમને, કદાચ ઉકાળો પી લીધો હોય, દવા લઈ લીધી હોય અને પછી ફોન કંઈક વાંચે, કંઈ વાત નીકળે તો ફરી પાછો ઉકાળો માંગે, સ્વામી ઉકાળો પી લીધો તમે કહો, એટલે જે ખાધું છે કે નથી ખાધું એ યાદ નથી, દવા લીધી છે કે નથી એ યાદ નથી, ઉકાળો પીધો છે કે નથી એ યાદ નથી, પોતાના શરીરને અત્યંત અંગત કે પ્રસંગ બની ગયો. હકા બાપા જયારે જૂનો પ્રસંગ યાદ કરાવતા હતા કે શાસ્ત્રી માના વખતમાં બાપાની જયારે અંગૂઠો પાકી ગયો અને બોટાદ 3 દિવસ એમને રહેવું પડ્યું, એ પ્રસંગ બાપા આગળ યાદ કરવામાં આવ્યો. સંતોએ પૂછ્યું બાપા કેવો અંગૂઠો હતો, જમણો કે ડાબો, બાપા કે જમણો, કે ના ના ડાબ ના જમણો. બાપાને યાદ નહોતું કે મારો કેવો અંગૂઠો પાકી ગયો હતો, જે એકદમ સહજ વસ્તુ હોય. તમને અત્યારે પૂછે કે તમારા ચશ્મા છે ડાબા આંખમાં કેટલી નંબર છે, કેટલા નંબર છે, જમણા આંખમાં કેટલા નંબર છે, એ આપણે યાદ હશે, સહજ વસ્તુ, આપણે અંગત વસ્તુ છે. એ વસ્તુ પોતાની શરીરની અંગત વસ્તુ પણ યાદ નથી રહેતી, એ પુરુષને હરિભક્તો યાદ રહે છે. શું અર્થ્યો, જે પુરુષ પોતાની જાતને ભૂલી શકે છે એ જ આખી દુનિયાને યાદ કરે છે, જે પોતાની જાતને ભૂલી શકે ને એને જ આખી દુનિયા યાદ કરે છે. સ્વામીશ્રી પોતે વિશ્વ બંધુ છે, સકલ વિશ્વ એમના માટે સંબંધી છે, સગાવાલા છે, અંગત છે, જે પોતાને ભૂલી શકે ને એને જ બીજા યાદ આવે, બાકી બીજું શું યાદ, પોતાને આપણા દેહમાં જ્યારે રચ્યા પચાવ રહે છે બીજા માટે ક્યાંય ટાઈમ આપણે રહે છે, આપણા પોતાના છોકરામાં ટાઈમ નથી રહેતો ને, જે આપણા જ પોતાના લોહી કહેવાય, આપણું સર્જન કહેવાય, આપણા છોકરાને કેવું ખાવાનું ભાવે છે, ક્યાં ભણે છે, શું ભણે છે, ક્યાં હરે છે ફરે છે, એ આપણે ખબર નથી પડતી. સ્વામી બાપા કે સ્વામી બાપાના પોતાના શરીર કરતાં પણ આપણે વધારે વાલા કર્યા છે, પોતાના શરીરનું પણ જે અમને નથી યાદ રહેતું એ હરિભક્ત યાદ રહે છે. એનો અર્થ એમ કે પોતાના શરીર કરતાં પણ આપણે વધારે વાલા એમને માન્યા છે. અને પાછો તો કેવું છે કે એ તો એક છે ને આપણે અનેક છે, આપણે લાખોની સંખ્યામાં છે, પોતે એક જ છે.
પ્રેમાનંદ સાહેબે પણ ગાયું કે અમે જેવા તમને ઘણા પણ તમો અમારે એક, આપણે તો આપણને એક જ યાદ કરે તો પણ આપણે કેટલા યાદ કરીશ. આપણી જાતને પ્રમાણિકપણે પૂછીએ, દિવસ દરમિયાન આપણે સ્વામી બાપા કેટલી કેટલી વાર યાદ આવે છે? પ્રમુખ સ્વામી મહારાજ તો આપણા માટે એક છે, પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે લાખો છે, છતાં પણ બાપા આટલું યાદ રાખીએ છે. અમને સંતોને હરિભક્તોને થાય, અમે અમે સંતો છે, આટલા બધા હરિભક્તો સંપર્કમાં આવે તો હરિભક્તો ક્યાં અમને યાદ રહે છે? દરેક પેલા પારા વિસ્તારમાં જાય, ત્રણ દિવસની પારાયણ હોય, નવા નવા મોઢા જોવાને કઈ યાદ રહે બધું, પણ હવે પ્રસંગો ના જાય, આમ અલ્પ પરિચય તો પણ આપણે યાદ રહી જાય છે. હરિભક્તો બધા આવે કે સ્વામી નામ ભૂલી ગયા, હરિભક્તો કે તમે કેમ ભૂલી ગયા, પછી કે ભૂલી નથી ગયા તો યાદ નથી આવતું. ક્યારેક આવા નિશોસ હોય, ક્યારેક ગુજરાતીમાં નિશોસ, આ તો ઇંગ્લિશમાં આપણે પીપી ને પીસી ને ડીસી બધું કર્યું, ક્યારેક ગુજરાતીમાં ભજી નાભો દીપો પપ્પુ આવા પણ બધા નામ બાપા પ્રેમથી બોલાવે છે. એ આત્મીયતા છે, એ મિત્રાચારી. ક્યારેક તૃતીયમ જ નામ, પેલા આજે આજે આ તો હજી કંઈ સમજાય પીસી કે પીડી કે ડીસી અથવા તો પેલો સીજી કે ભક્તિ, પણ કંઈક તૃતીયમ જ નામ આચાર્ય. શિયાળી સ્વામી એમને બાપા આચાર્ય બોલાવે છે. આપણા આચાર્ય સ્વામી પણ છે જ, એમને કેટલાકને વિધિનું રિયલ નામ પણ કોરખતા નહીં. રિયલ નામ શું છે આચાર્ય સ્વામીનું? નરેન્દ્ર પ્રસાદ સ્વામી. તો બધા સંતો અને સ્વામી બધા આચાર્ય જ કહે છે. કેમ આચાર્ય? એટલે આચાર્ય, બધાને આચાર્ય થઈ ગયા. પછી પંડિત એટલે શ્રુતિ પ્રકાશ સ્વામી, એ આગળ ભણ્યા છે, પોતે શ્રદ્ધાશન આચાર્ય થયા છે, પીએચડી થયા છે, એટલે બાપા એને પંડિત પહેલેથી કહેતા આવ્યા છે. ભણતા નતા ત્યારથી, એટલે ભણવાનું શરૂ ત્યારથી પોતે પંડિત થઈ ગયા બાપાના. પછી પ્રોફ, આપણે લંડનમાં જે યોગ વિવેક સ્વામી છે પોતે ડૉક્ટર છે. એ યુવક બધા ત્યારથી બધા જ અમે સાથે જતા, બધા પ્રોફ જ કહેતા બાપાને પ્રોફ જ. હજી પણ આજે પણ આ વખતે પણ બાપા જે લંડન ગયા, જે દિવસે પહેલાં પહોંચ્યા અને જમવા બેઠા, બાપા સીધું બોલે શું પ્રોફ, કંઈ વાત કરો સામેથી પ્રોફ. બસ એ ખાલી પ્રોફ બોલાવે એમાં જ આમ તમે તૃપ્ત થઈ જાઓ. પ્રોફ ખાલી તમારા નામથી બોલાવે ને, નામ તો બધાને પ્રિય છે જ, અને એમાં પ્રિય નામથી બોલાવે તો કેવું આમ હેત થાય. તો આવા પણ નામ છે. ગુરુ, આપણે કલકત્તામાં છે ભગવત સ્વામી, તો એમને ગુરુ તરીકે બોલાવે. બાબલો, આનંદમોની સ્વામીને બાબા બાબલાથી બોલાવે છે, બાબલો. પછી લાલો, આપણા સાંકળીમાં પૂજારી છે પ્રિયવદન સ્વામી, એને બાપા લાલો કહે છે. પછી ગિરનારી, ગોંડલમાં આપણા ગિરનારી સ્વામી પૂજારી સ્વામી છે. મુખી, અક્ષરતીર્થ સ્વામી, અક્ષરતીર્થ સ્વામી જે સારંગપુરના જે બધા પોતે ઉત્તર વિભાગ સંભાળે છે, પોતે બોટાસનના છે, એટલે બાપા પહેલેથી એને મુખી તરીકે જ બોલાવે છે. પછી બાપુ, પીજી સ્વામીને ક્યારેક બાપુ બોલાવે છે. સોમ બાપુને તો સોમ બાપુ જ થઈ ગયા છે. સોમ આપણે લાગે કે આ સાધુ છે કે કોણ, સોમ બાપુ. પછી પટેલ, આપણે નિખિલેશ સ્વામી. પછી ભગવત ચરણ સ્વામીને ક્યારેક પટેલ બોલાવે છે, ક્યારેક કલેક્ટર પણ બોલાવે છે પટેલ. પછી મહાજન, આપણા શ્રીરંગ સ્વામી, બાપાને મહાજનથી જ બોલાવે છે. કેટલાક સંતોને ઓળખાણ આપણે થોડાક આગળ જોશું. ક્યારેક નાથથી, જૂની જૂની નાથથી એમને ઉલ્લેખ કરીને એમને તે સ્મૃતિ આપે, તો મહાજન. પછી વાણીઓ, સ્વામીમાં ઘણા બધા જે આગળ વાત કરું છું હમણાં. ભક્તા, અટકથી જૂની અટક, આપણા સુરતના કોઠારી છે ઉત્તમ પ્રકાશ સ્વામી, તેને પણ ભક્તા, એમનો ભત્રીજો સાધુ થયો છે પ્રિયસેવ સ્વામી, એને પણ ભક્ત તરીકે બાપા બોલાવે ઘણી વાર. નાગર, એ હમણાં પછી આવશે પછી. પછી બોમ્બ, બોમ્બ છે આનંદ બિહારી સ્વામી છે, એ પોતે બોમ્બેના છે, એટલે પહેલેથી એમનું નામ બોમ્બ બધા પાડ્યું છે બાપા. પણ ક્યારેક ક્યારેક બોમ્બ, સ્વામીને રૂમમાં બોમ્બ જો, સંતમની ગમત કરતા હોય છે. પેલા એરપોર્ટ ઉપર ખાસ પેલા ચેકિંગ કરે ને બધું, કે કે બોમ્બ નથી, કે આ સ્વયં બોમ્બ જ છે, બાપા સાથે જ ફરે છે બોમ્બ આખો દિવસ. પછી દાદા ધરમસુદ સ્વામી, સાક્ષર, અક્ષરજીવન સ્વામી બાપા ઘણીવાર સાક્ષર કહે છે, કવિ પણ કહે છે. પછી ક્યારેક જૂના નામથી અથવા શું કહેવાય, હા પાર્ષદ નામથી આગમ, ઘનશ્યામ પ્રકાશ સ્વામી છે એના પાર્ષદ નામથી આગમ તરીકે બોલાય. પિયુષ, બાપાની સાથે 90 સાલમાં વિવેક સ્વરૂપ સ્વામી તિથલનો કોઠારી એ બધે ફરતા હતા, બધા પિયુષ સ્વામી પિયુષ સ્વામી જ કરે. મને કે પિયુષ સ્વામી કેમ નામ પાડ્યું છે? પછી બધા છોકરાઓ બધા પણ પિયુષ સ્વામી જ કરતા થઈ ગયા, પછી ભૂલી ગયા કે વિવેક સ્વરૂપ સ્વામીનું નામ છે પિયુષ સ્વામી, પિયુષ સ્વામી પાર્ષદનું નામ. ઋષિ, યજ્ઞચરણ સ્વામી છે, એમનું તો યુવકનું નામ, યુવકનું નામ પણ નહીં, યુવકનું નામમાં તો કંઈ માર્કન નહોતું, પણ પહેલેથી આપણે ઋષિ કહે છે, માર્કન ઋષિ. તો આજની તારીખે બધા ઋષિ સ્વામી, ઋષિ સ્વામી બધા કરે છે. પછી ચગ, દિવ્યમૂર્તિ સ્વામી છે કલકત્તામાં, એ પોતે એમની અટક ચગ છે, તો એમને પણ ચગ જ, એ ચગથી નામ બોલાવે. આમ આવા તો ડૉક્ટર ક્યારેક બોલાવે, ડૉક્ટર હોય તો ડૉક્ટરની રીતે નામ બોલાવે. આવા તો કેટલાય બાપાના સંબંધ છે, બાપા ક્યારેક આવા પોતાની ખાસિયતમાંથી કંઈક નામ બોલાવે બાપા, ભાઈ એ પણ ખબર પછી કે દરેકની પાછી ખાસિયત શું છે. આમ કોઈકને કંઈક
ખોડખાપન હોય, પાદેને ખંજ હોય, તરી તેને ઉલ્લેખ કરીને એને સ્મૃતિ આવે. નારાયણ મુનિ સ્વામી છે એમને થોડી પગલામાં તકલીફ છે, બ્રહ્મિયારી સ્વામી છે એમને હાથમાં તકલીફ છે, તે બધું બાપા યાદ રાખે. અને એ ક્યારેક એને સ્મૃતિ આવે, ક્યારેક કોઈ કાનના કાચા હોય આમ બરાબર સંભળાતું ના હોય તેની પણ રીતે સ્મૃતિ આવે. હા બેરોજ છે તું, આપણે ત્યાગરાજ સ્વામી છે બાપા, અનેક વાર આમ અમુક કદાચ ધીમું બોલીને પણ એને આમ હેરાન કરે, આમ મસ્તી કરે, એમ આમ કરે, શું કે બેરોજ છે તું, હું કહેતો છે આવી તો મસ્તી કરે. દીપુ સ્વામી છે એ હશે તારે એકદમ એમની આંખ ઝીણી થઈ જાય તો એની પણ બાપા મસ્તી કરે કે આ આંખ ઝીણી દેખતો જ નથી એમ. એમ બાપા એવી રીતે આમ સામાન્ય જે શારીરિક છે કંઈક ખાસિયત હોય એવી રીતે પણ એનો ઉલ્લેખ કરીને ત્યાં સુખ આપે. અમુકની પ્રકૃતિ હોય બાપા, ત્યાં 90 સાલમાં અમેરિકાથી જ્યારે અમદાવાદ ફોન કર્યો, દરેકે દરેકની વિશેષતાઓ સાથે બાપા એમને મળ્યા, બેસા વર્ષના દિવસે આશીર્વાદ આપતા હતા. ઈશ્વર સ્વામીને એ તે વાત કરતા કે તમે શું યોગી મારું જીવન ચિત્ર ચાલે છે. આનંદમણી સ્વામી તરત બાબલો કીધો. પીસી સ્વામી આવી કે શું આપણે કંઈ નવી કંઈ સિક્રેટ, પીસી સ્વામીને ખાસિયત છે બાપાની સાથે હંમેશા બધું બધું સિક્રેટ બધું કામ હોય, ખબર ના પડે શું ચાલે છે કામ સંસ્થામાં. પણ એ જ્યારે બધું બહાર આવે ત્યારે ખબર કે ઓ પીસી સ્વામી અહીંયા આના માટે ગયા હતા, અને પીસી સ્વામી બધું સિક્રેટ કામ હોય. એટલે બાપા પણ કે પીસી સ્વામી બધી વાત સિક્રેટ હોય, આપણે બહુ વાત બહાર ના કઢાય. એટલે પીસી સ્વામી સાથે વાત કરે ત્યારે સિક્રેટની વાત બધી વાત નીકળે. પછી કદાચ કોઈક એના નાત જાતના પ્રમાણે બાપા ઉલ્લેખ કરે, કદાચ કોઈક સંત આવ્યો હોય અને આમ કરે બાપા બધા શું ક્યારે તેરસ છે. હવે મૂળ પહેલા હવે તો કે ભેદભાવ રહ્યા નથી, પેલા નાપીત હોય એટલે કે વાણંદ હોય તો બાપા બધાને ઓળખે કે આ ભક્તિ પ્રકાશ સ્વામી છે, કે આધ્યાત્મ સ્વામી છે, કે આ છે. ક્યારેક નાગર, નાગર એટલે નાગર બ્રાહ્મણ નહીં, હા મોચી, પણ સ્વામી બાપા એને પણ રીતે સુખ આપે. જે પણ કોઈક સંતો હોય તો વાત વાતમાં મસ્તીમાં આવવા બાપા એમ કોઈ પેલા ઉતારી પાડવામાં અથવા તો કંઈક એને એમ ટીકા કરવામાં એનું ખંડન થાય, એનું માનભંગ થાય એવું પણ નહીં. કારણ કે સામે પણ એ લોકોને સ્મૃતિ મળતી હોય, રાજી થાય. એ લોકો અમુક વાર જ્યારે સામેથી એવું બોલતા હોય છે બાપા કે મામે આવી રીતે બોલાવે છે, મેં રાજી થાય છે, વાણિયાની રીતે બાપા બોલાવે, જ્ઞાનજ્ઞને સ્વામી છે અવશ્ય, પણ પછી સામેથી ઉખડે બાપા પણ એની રીતે સુખ આપે. વાણિયા છે, જ્ઞાનજ્ઞ સ્વામી છે, નારાયણ મુનિ સ્વામી છે, પીડી સ્વામી છે, દેવનંદન સ્વામી છે, સામેથી બોલાવે અને આવી રીતે સુખ આપે. પટેલ તો છે જ આ બધા, નિખિલે સ્વામી, ભક્તિ ભગવતચરણ સ્વામી, પછી બાપુ દરબારોની આખી લાઈન ચાલે. એક તો આ પીજે સ્વામી, શ્રીનિવાસ સ્વામી, યજ્ઞપ્રિય સ્વામી, પછી આપણા નવા મુખ્ય છે પેલા હરદેવ, આપણે ઘનશ્યામ પ્રિય સ્વામી. બાપા દરબારની વાત કરે દરબાર તરીકે જ બોલાય, બાપુ કેમ બાપુ, સોમ બાપુ એમ નાતના પ્રમાણે બાપા નામ ક્યારેક ગોઠે. સોની તો મહાજન, શ્રીરંગ સ્વામીની વાત કરી, પછી આત્મદ્રુપ સ્વામી છે, એવા ઘણા સંતોને બાપા મહાજનથી જ કે નામ પૂછો તો કે કોણ પેલો કે મહન સ્વામી નહીં મહાજન ને કે હા બસ મહાજનની રીતે બાપા એવી તો ઓળખે. એ નાતથી, જાતથી, ક્યારેક ગામથી, ઇવન તમારે પોળ બકરીવાળો પોળ, બકરીવાળી પોળ એટલે આ પ્રિયવ્રત સ્વામી, અથવા તો એના ફાધરના નામથી ઓળખ્યા કે આ અમરલાલ કાકાનો, અથવા તો આનો, અથવા તો આનો, કે આ આપણે શ્રીજી, આપણે શ્રીજી કીર્તન સ્વામી થયા કે આ મણિબાઈવાળો, કે આ ઠીકરિયાનો, અથવા તો આ બોટાદનો, આ તાજપુરનો, આનો આનો આનો આનો. એ રીતે બાપા નામથી પણ યાદ કરીને બોલાવે અને જાત જાતની આવી બધી સ્મૃતિ આપતા હોય છે. એમ સ્વામી બાપાની એક એક ખાસિયત છે એમની નિખાલસતા. એ વખતે પછી બધો કોઈક શિષ્ટાચાર કે પછી એમ ત્યાં આદર પણ ગૌણ બની જાય, ત્યાં મિત્રચારી પ્રધાન બની જાય. એમ આ તો ખાલી અમુક જ, મને તો કંઈક જેટલા કંઈક સુઈ જાય મેં લખ્યા છે મને યાદ આવ્યા એટલા, પણ આ બધા કેટલાય છે. દરેકે દરેક સંત સાથે કંઈક વિશેષ સ્મૃતિ હોય. પેલા હરિનારાયણ સ્વામી છે, એકવાર કંઈક ક્વિઝમાં એમની ઘંટડી વગાડવાની હતી, સારંગપુરમાં ક્વિઝ ચાલતી હતી, એમને ઘંટડીનો કંઈક સેવા આવી કે જ્યારે ટાઈમ ઓફ થાય તો તમે ઘંટડી વગાડવાની. એ ઘંટડી બાપાને એવી યાદ રહી કે બાપા જ્યારે જ્યારે મળે ત્યારે આમ આમ કરે, આટલી જ કંઈ જરૂર છે. નીરવ સંવાદ, કોઈ શબ્દ નહીં પણ ઘંટડી આવી ગઈ એટલે બસ રાજી થઈ ગયા. કચ્છી સ્વામી, આપણે પેલા અક્ષરવલ્લભ સ્વામી કચ્છી તરીકે જ બોલાવે, ધર્મ સ્વામી પણ કચ્છી છે તો કચ્છીનો ઉલ્લેખ થઈને બોલાવે. ક્યારેક કંઈક સાયન્ટિસ્ટ અથવા પેલો સાયન્ટિસ્ટ એટલે આપણે વિશ્વમૂર્તિ સ્વામી, દરેકે દરેકની કંઈક ખાસિયત હોય છે. પૂજારી, કોઠારી, ભંડારી, કારભારી, આવા નામ પણ બધા માટે બાપા માટે બહુ પ્રસિદ્ધ છે. એટલે આવા નામથી પણ બાપા એકદમ ઇન્ફોર્મલી આપણી સાથે વર્તી શકે છે, એમની એક કૃપા છે. અને અમુક સંતો સાથે તો બાપા બહુ જ ખાસ ખીલતા હોય છે. હરિભક્તોના અમુક અમુક એવા નામ હોય છે, મહાજન અને કારબારી, કારબારી બાપા અમુક નામ એવા પાડ્યા છે, પણ સંતોમાં આપણે વિશેષ એ થોડોક અનુભવ થાય છે. અમુક સંતો આવે એટલે બાપાથી પણ રહેવાય જ નહીં, એ ત્યાં પછી સખાભાવમાં ને એ બધી ગમત બધી ચાલ્યા જ કરે. પછી અમુક જે બાપાના જેમ ખાસ પાત્ર આપણે જે કહેવાય, ઘનશ્યામ બાપુ છે, અથવા તો આ કેપી સ્વામી છે, અથવા તો આ જે શ્રુતિ પ્રકાશ સ્વામી, વિશ્વહારી સ્વામી, ચેતન સ્વામી,
ધરમસુત સ્વામી, આનંદ પ્રિય સ્વામી, એ આમ બેઠા નથી ને ગમત શરૂ થઈ જ નથી. બાપા તો અમુક ક્યારેક ક્યારેક જુદા જુદા નિમિત્તે પણ પોતે આવી રીતે ગમત બધી ઊભી કરે. ઘનશ્યામ બાપાને એકવાર પત્રમાં ઘનશ્યામ ચરણ એવું લખ્યું તો ચરણ ઉપર બે નાના ચરણાવીને બાપાએ દોર્યા. ઘનશ્યામ ચરણ જયારે બાપાએ લખ્યું પત્રમાં ત્યારે ઘનશ્યામ ચરણ ચરણ ઉપર બે નાના ચરણાવીને પણ દોર્યા. એ તો પણ એમને સુખ આપ્યું. ઘનશ્યામ બાપા તો આપણે બધા જોયો છે બધા શો ને બધા, કે કેમ બાપા સારંગપુરમાં હોય અને ઘનશ્યામ બાપા બેઠા હોય, બાપાનું મેટર કંઈક ખુલે ખૂટે કહેવાય કે શું વાત કરશું આપણે એમ, કેમ ઘનશ્યામ બાપા બરાબર ને? અને ઘનશ્યામ બાપા ઉપર વાત ચાલે કે જો કે અલમસ્ત મૂર્તિ છે ને, જો ફાન બતાવો બધા, ઊભા થાવ, ચાલો દર્શન આપો બધાને, કે જો આ મૂર્તિ, આ મૂર્તિ ધ્યાન યાદ રાખજો બસ. બાપા એવું બધી ગમત કરે ને જાહેરમાં બધી. તો અમુક તો આજે બધા બાપાના પાત્ર બધા છે એમ, જેમ ગોળનું ગાડું બ્રહ્માને પણ બચકું ભરવાનું મન થાય. અમુક એવા બધા સંતો છે બાપા આગળ આવ્યા હોય એ બધા ભેગા થાય પાછા. હમણાં બાપા જયારે નીકળે ને અમદાવાદથી જવા માટે, ત્યારે કેપી સ્વામી ને વિશ્વરી સ્વામી ને ચેતન સ્વામી ને ઘનશ્યામ બાપા અને અક્ષરજીવન સ્વામી ને બધા જ્ઞાનયજ્ઞ સ્વામી બધા એકસાથે બધા ભેગા એવા થઈ ગયા. અને એમાં પાછા મહેશભાઈ વૈદ આવ્યા હાસ્ય કલાકાર. એટલે પછી કંઈ પૂછવાનું જ નહીં. આમ આવો ટાઈમ તમારે ક્યાંય પસાર થાય ખબર જ ના પડે. અમુક બધા જાહેરમાં ચાલે, અમુક પાછી જોટલી હોય. આપણે લાકરી નાભુ સ્વામી છે અને અરુણકુરમાં જો ભેગા થઈ ગયા એટલે બાપાને ચાન્સ મળી ગયો. એટલે બાપા બધી ગમતો બધી ચલાવે કે આ નાભુ ને અરુણકુમારના ચેલા અને શ્રુતિ પ્રકાશ સ્વામી ને કેપી સ્વામી એ હનુમાન ગણપતિની વાતો ચાલે ચાલે ચાલે ચાલે ચાલે બાપા પછી એમાં ભાડે. અને બાપા એટલા શાર્પ હોય છે ને, એના કેટલાક પ્રસંગ આવતીકાલે આપણે જોશું. બાપાનું જે વિટ છે ને એમ, જે હ્યુમર બહુ જ શાર્પ, બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે પાછું એમનું. એટલે આપણે અમુક તો પામી જ ના શકીએ, પણ આ અંદર અંદર પણ બધા કાર્યક્રમો ચાલતા જ હોય. જાહેરમાં કાર્યક્રમો કરું આપણે વિશ્વહરી સ્વામી છે, બધા સંતો જો ભળી આમ ગમત કરતા હોય ને બાપા એકદમ ભળી જાય. બાપાને એવું જરા નહીં, એ આપણી ગમતમાં ભળી જાય. અમુક વાર એ પોતે ઇન્સ્ટિગેટ કરે, એ પોતે ચલાવે અને સંતોએ ભળવું પડે. ક્યારેક સંતો ચાલુ કર્યું હોય તો બાપા અંદર અંદર ભળી જાય. એકવાર હવે વિશ્વહરી સ્વામી તો આમે આમ સ્થૂળકાય છે, એની તો ગમતો થાય, પણ એમના જે પૂર્વશના પિતાશ્રી છે મોહનભાઈ, મોહન કાકા કોલોરામાં વાળા, બહુ જ નિષ્ઠાવાન, બહુ જ સમર્પિત અને બહુ સુખી સંપન્ન. અને એમના નિમિત્તે પણ વિશ્વહરી સ્વામીનો લાભ ઘણી વાર લેવાય. મોહન બાપા ઘણી વાર કે શું વિશ્વહરી મોહન થાળ લ્યો, થોડોક ખાવો ને, ચાખો તો ખરા મોહન થાળ, એમ બાપા ગમત કરે. સંતો જો ઉપાડે તો પછી બીજા હેરાન હેરાન કરી નાખે, લાભ લેટે પછી છોડે નહીં. પછી એકવાર બાપાની પૂજામાં અમદાવાદમાં સંતોએ નક્કી કર્યું, એકચ્યુઅલી પૂજામાં વોકિંગમાંથી કંઈક વાત શરૂ થઈ હતી વિશ્વહરી સ્વામીની. મોહન મોહન મોહન મોહન મોહન એમ કેમ લડાવે વિશ્વજીને, ભાગી ગયા ત્યાંથી. એકે પાંચ ચાર પાંચ કીર્તન જે ગવાય બધા જ મોહન. મોહન પધારો મેરે છેલ છબીલા, પછી મન મોહન રે સુંદર મૂર્તિ તમારી. પાપા ઘરે એક જ ઈ પંક્તિ ઉપર જ ફોકસ થાય, મોહન મૂર્તિ સુંદર મૂર્તિ તમારી. કે ક્યાં ગયા મુશ્વરી સ્વામી એમ. પછી બાપા કે તમને બહુ યાદ કરે પૂજામાં આજે તમે. બાપા પૂજા કરતા જાય, સંતો હસતા જાય, હરિભક્ત ખબર ના પડે શું કાર્યક્રમ ચાલે છે. સંતની ગમતમાં બાપા જાહેરમાં, ત્યાં યાદ છે ત્યાં હોલદોલમાં 40,000 માણસની સભા, અને જાહેરમાં બાપાએ શ્રુતિ પ્રકાશ સ્વામીને કેપી સ્વામીને લાભ દીધો. કોઈ હરિભક્ત એક હરિભક્તને ખબર ના પડી, સંતો બધા હસે. સંતો હરિભક્તને કે આ સંતો કેમ હસે છે આમ, શું કાર્યક્રમ થઈ ગયો ખબર ના પડે. એની મજા છે, આટલા બધા બેઠા હોય ને આપણે બે જણા આમ સમજી લે, આપણે સમજી ગયા, કોઈને ખબર ના પડે આપણે સમજી ગયા. એ જે વનનેસ છે, ક્લોઝનેસ, એની મજા જુદી હોય છે એમ. સંત સંતોની, બાપાની સંતની, એને હરિભક્તમાં મજા આવે. બાપા જ્યારે સંતો સાથે ઊભા હોય, વાતો કરતા હોય, બાપા સંતોને પીરસતા હોય, રંગતા હોય, એ હરિભક્ત માટે બહુ દર્શનીય બનતું જતા હોય. કે એક ચાન્સ તો આપણે દર્શન પાસે નથી જોતી. બાપા સંતોને પીરસે છે, બાપાને સંતોને રંગે છે, એ અમારે જોવું છે. બાપા જ્યારે વોકિંગ કરતા હોય, અમુક તો આપણે લાગે કે આ પુરુષ આગળ કેવા બધા ગાંડા કરતા, કેવા કેવા ખેલ થતા હોય છે. અમુક આધ્યાત્મિક સંસ્થા છે કે શું એવું કરે લાગે. બાપા જમતા હોય ત્યારે જાતે પેલા પેલા વેશભૂષા કરે ને નાચે ને કૂદે ને ટીટોળા લઈને આપણે ના જો જાહેરમાં આજે યજ્ઞ શું છે આપણું, આજે અમારે ઘેરમાં યજ્ઞ પુરુષને દ્વાર, આજે યજ્ઞ પુરુષ દ્વાર 9 વાગ્યે રહેલું, એ આપણે કાર્યક્રમ જોયો છે ને VCD માં. હવે જાહેરમાં, જાહેરમાં પૂજામાં, સવારની પૂજામાં ઘનશ્યામ બાપાને કેપી સ્વામી પેલું મુજરા લઈ શકે છે. અને પેલું આપણે શું કીધું, આજે મારે ના મારે કૂવામાં હાથી પેઠો મારે ભાઈ, કેપી સ્વામી નિર્લજ થઈને લોક મર્યાદા બધી મૂકીને પણ ગાતેડું કાઢીને પણ પોતે નાચી શકે છે અને હાથી બની શકે છે, અને એના ઉપર ઘનશ્યામ બાપા પોતે બેસી શકે, બાપા પણ એને સૂનમાં પ્રસાદી આપી શકે છે. આવા આવી રીતે પણ બાપા આમ લોક મર્યાદા બધી મૂકીને એકવાર અમદાવાદમાં લગભગ 87-89 પ્રસંગ છે, વિશ્વરી સ્વામી બાપાએ આજ્ઞા કરી ગોભા થાવ કે તમે મુજરા લેવાયા. જાહેરમાં વિશ્વરી સ્વામી બિચારા તો બહુ જ આમ શર્માર પ્રકૃતિના છે,
અને ક્યારેક ગાતરો પોતે ખોલ

0: ક્યારે તે છે બહુ સ્થૂળ શરીર. પણ બાપા કે ઉભા થાવ, એકદમ બિચારા શરમાઈ ગયા. બાપા કે, બાપાને કે બાપા દયા કરો. બાપા કે દયા નહીં થાય, કરવું હોય તો કરો, કે આ દયા માટે તમે કરો, રાજીપો માટે કરો, જાઓ નાચો. એમ કહીને બધી લોક મને તમે એક બાજુ મૂકીને બાપા એમની પૂજામાં ત્યાં સભામાં ત્યાં ટીટોળ લેવડાવ્યો. જાહેરમાં હમણાં આજ વખતે બાપા ગાંધીનગર હતા અને આ બાપા સુવર્ણ મહોત્સવ ત્યાં ઉજવાયો ને, બાલ મહોત્સવ બાલ પ્રવૃત્તિનો, એમાં એ જ દિવસોમાં કિશોર દિન આવ્યો. એટલે બાપાની જે સાંજની સભા હતી એમાં બાપા ઉતારામાંથી નીકળે અને સભા મંડપમાં આવે, એ વચગાળામાં કિશોરે ઠાકોરજીની પાલખી તૈયાર કરેલી અને એમાં બધા ઢોળ નગારા બધું ભેગું હતું અને સોના અંબાડી હાથી શણગાડીઓ એ આખું કીર્તન ગાતા હતા. અને આગળ બે હાથી છોકરાઓ એ લોકો ગોઠવ્યા હતા, બે જાડિયા છોકરાઓ અને પેલા પેલું હાથીનું મોઢું અને સૂંઢ, એ લોકો બે આગળ આગળ ચાલતા હતા. આવી રીતે બાપાનું ઉતારામાંથી ખાલી હરિ મંડપમાં સભા મંડપમાં આવતા હતા બાપા, એટલી વારમાં આમ જોયું કે આ હાથીઓ આવી ગયા છે અને આમ આગળ બે પાંચ ડગલા ભર્યા, હજી પોતાનું ઉતારામાંથી ત્યાં આવ્યા, ચરત ગોતામણ ક્યાં ગયા વિશ્વારી આવો, ખેંચીને એમને આગળ બેસાડ્યા કે તું એક્શન કર હાથીની એમની હાજરીમાં. અને પછી કે આમ ચાલે એવું નહીં, ચાર પગ ઉપર અને હાથ આગળ લટકાવું ને આમ, એમ કેમ હાથ આમ ફેલાવો બધે આજુબાજુ, એમ કરીને પણ એમને ત્યાં સ્મૃતિ આપી. એકદમ સખા ભાવ, કોઈ પ્રકારનો ત્યાં આમ શિષ્ટાચાર કે આપણે સાધુ છે ને હું આટલો મોટો છું. આપણે પોતાના વડીલ સાથે પણ આવો આમ સખાબો નથી રાખી શકતા. આપણે કોઈક બહુ મોટા વડીલ હોય, 80 વર્ષના દાદા હોય, આવું જે એકદમ ઇન્ફોર્માલિટી ફ્રેન્ડલીનેસ એ નથી રહી શકતી. પણ સ્વામી આપણે બધા સાથે એકદમ ઇન્ફોર્મલી એકદમ ફ્રીલી નિખાલસપણે પોતે વર્તી શકે છે. સંતો બધા આ તમે હમણાં થોડુંક થોડુંક જોયું આ બધું, આજે મારે ગયા વીસીડીયા બહાર આવી, એ તો વીસીડી હમણાં બહાર આવી પણ બાકી અત્યારે શરૂ થયું. બાપા તો સંતો સાથે એકદમ પોતે ફ્રીલી એકદમ ફ્રીલી રહી શકે છે, ખૂબ સુખ આપે છે. હરિભક્ત ઘણી વાર કહેવા આવે કે સ્વામી તમને સંતોને બહુ લાભ મળે છે, તમને સંતોને બાપાનો લાભ બહુ મળે છે, અમને ઈર્ષા આવે છે. કે ઈર્ષા આવી જ જોઈએ ને, તો ઈર્ષા આવી જ જોઈએ ને કે સંતો બાપા એના માટે બધું ઘર બાર મા બાપ છોડીને આવ્યા છે. બાપા પણ જાણે છે કે આ બધું છોડીને મારા માટે આવ્યા છે, સુખ ના આપે પછી આપે, એ સુખ આપે છે એટલે છોડાય છે. બાપા સુખ આવી રીતે આપે છે એટલે છોડાય છે. પ્રેમાનંદ સ્વામી ગાયું કે માતા પિતા મુખ્યા છે સ્વામી, એક તમારે કાજ જીહો ગુના કરીને માફ પધારો. એમ બાપા તો આપણા આવી રીતે પણ એક મિત્ર બને છે, બહુ જ નિખાલીસ પણ આપણી સાથે વર્તે છે. એના કેટલાક બીજા પ્રસંગ આપણે આવતીકાલે જોશું.
1: આ સત્સંગમાં બે વાત છે, તમે એન્ટર થયા, સત્સંગમાં પ્રવેશ કર્યો, વધો અથવા ઘટો, એના માટે બે જ ઉપાય છે. બીજું બધું તો ઠીક છે પણ આ મોટા મોટો ઉપાય આ વધવા ઘટવા માટેનું આ છે એ મહારાજ વાત કરે છે. સ્વામિનારાયણ હરે સંવત 876ના પોષ સુધી 14ને દિવસે શ્રી સુદેવનારાયણના ઓળાની હારે જે ઓળોક તેની ઓસરી એ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી તે સમયે શ્રીજી મહારાજ બોલ્યાજી, જે સત્સંગી સત્સંગમાંથી પાછો રૂડો સત્સંગ જે મહારાજ ક્યારે મળ્યા નથી, આપણે અનંત અનંત કાળ વીત્યા આ ભગવાન મળ્યા નથી, એ ભગવાનની ઓળખાણ થાય, એનો જોગ થાય. અને આપણે કોરારેજીએ કેવું કહેવાય, અબજ રૂપિયાની પ્રાપ્તિ થતી હોય અને 5 રૂપિયામાં ઘૂંચાઈ જઈએ અને અબજ રૂપિયા જતા કરીએ. બધા કોઈ જે જુએ એના અવગુણ આવે, જુએ એના અવગુણ આવે, આમ નથી કરતો, આમ છે, તેમ છે, ફલાણા છે, એવું મનમાં રહ્યા કરે, એ સત્સંગમાંથી પાછો પડવાનો, એ દિવસે દિવસે સત્સંગ પાછો પડવાનો. ટૂંકમાં સત્સંગી માત્રનો ગુણ આવે, અવગુણ આવે તો પાછો પડવાનો છે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસના

ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માતાનો ગુણ આવે છે. દિવસે દિવસે એક થોડા અમુકનો અવગુણ આવે, પછી બીજાનો અવગુણ, એક વાર અવગુણની લાઈન શરૂ થાય ને એ પાછળ ચાલી જાય છે. એક એ અવગુણ આયા જ કરે. પોતાના મિત્રો હોય, એનો એકાંતિક હોય તો એનો અવગુણ આવે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે, ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માતાનો અવગુણ આવે છે, ને પોતાના હૈયામાં એમ જાણે છે, પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજું છે, કંઈક આવડતું નથી, કંઈક એના મનમાં એવા ભાવ ઉઠ્યા જ કરે. જેવા એક એક તારા બાપ છે એને ખ્યાલ નથી, પણ અવગુણ લીધા રાખે છે. સર્વે સત્સંગી તો અણસમજું છે ને હું સમજું છું, એવા આ મનમાં આવો ભાવ ઉઠે ને એમ સર્વેથી અધિક પોતાને જાણે, બધાથી અધિક પોતાને જાણે. જો મૂરખનો જામ છે પણ તોય આવી રીતે એને મનમાં હોય છે. અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કહીને બેસે નહીં, અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં, અને ક્રોધ તો ક્યારે મટે જ નહીં, અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ છીએ એ સત્સંગમાંથી પાછો પડવાનો છે. એટલે આવું સાવ ના હોય આવું, પણ તોય અવગુણ તો આયા જ કરે. 15 કિલોમીટરની સ્પીડે વાતો હોય એની જેમ ટૂચ ટૂચ ટૂચ અવગુણ તો આયા જ કરે. કોઈને કોઈને એની ટેવ હોય એને કોઈ તે સુખ આવે નહીં. કોઈનો અવગુણ આવે આપણને તો એને બીજા પણ અવગુણ આવે જ. તમે એ સત્સંગ પાછું, અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે એવો હોય, આવે જે મહારાજે વાત કરી સત્સંગ પાછો પડવાનો હોય એની વાત, એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં, અને અંતે પાછો પડી જાય છે. જો મહારાજે આ શું કામ વાત કરી છે, શા માટે આ વાત કરી છે? કારણ છે કે અવગુણની લાઈનમાં આપણે ઘૂસ્યા એ એ અવગુણ આટલું બધું ના હોય, પણ તોય કંઈક કંઈક કંઈક એ અવગુણની લાઈનમાં ઘૂસ્યા એટલે તમને સુખ શાંતિ નહીં આવે. ગમે આવો દિવ્ય સત્સંગ છે, એક એક હરિભક્તોના દર્શન કરી, જો હમણાં આપણે બધાના દર્શન કરાયા બાળકોને, આ બધાને કેટલા દિવ્ય, કેટલું બધું ગુણ લેવા જેવું છે, પણ એમાં ગુણ આવે જ નહીં એને. અને હવે બીજી વાત કરે છે મહારાજ, જે સારી વાત છે અને આપણે ધાર્યા જેવી વાત છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય, સત્સંગમાં વધારો થવાનો જે દિવસ હૈયામાં ગુણ જ આવે, ગુણ જ આવે, જે સત્સંગી માત આવે, તો બીજાનો તો અવગુણ ખોદે, કોદારો લઈને ખોદે આવે, પણ એ પક્ષા પક્ષીને એ બધું વાસના વૃદ્ધિ પામે છે.

તે તે દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સરે હરિભક્તને મોટા સમજે, ન્યૂન સમજે, પોતે અધિક છે એ એવું સમજે. અને આ ગુણ લેવાવાળો એ એમ સમજે કે બધા મારા કરતાં વધારે સમજ્યું છે. અને સર્વે હરિભક્તને મોટા સમજે, સર્વે હરિભક્તને, એક બે નહીં, સર્વે હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે, ને પોતાને ન્યૂન સમજે. હું કાંઈ નથી, આ સત્સંગમાં બીજા બધા ઘણા આગળ છે, હું તો કાંઈ નથી. ને આઠે પોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. આઠે પોર એટલે 24 કલાક 365 દિવસ અખંડ આનંદમાં, આનંદ કેફમાં, બળમાં રહે. એમાં લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ છીએ શુભ વાસના વૃદ્ધિ પામી છે, અને તે જેમ જેમ અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજીમાં વાત કરીને જય સચ્ચિદાન કહીને પોતાને આશરે પધાર્યા. એટલે ગુણ અવગુણની વાત છે, જે અવગુણની લાઈન પકડે એ દિવસે દિવસે આ સત્સંગમાં ઘટતો જાય, એ લાઈનમાં ઘૂસી જાય તો દિવસે દિવસે વધતો જાય સત્સંગમાં. અને આનંદ આનંદ રહે અને બીજા બધાને રહે તો આ સત્સંગનો આનંદ ખરેખરે લેવો હોય તો આવી રીતે વર્તવાનું. ઇતિ વચનામૃત એ રીતે પ્રથમનું 28મું વચનામૃત થયું. પ્રમુખ સાહેબ મહારાજે ઘણું બધું કર્યું છે એટલે આપણા માટે કાંઈ બાકી રાખ્યું જ નથી, બધું. અને આપણા માટે તો હાર તોરા સ્વીકારવા એટલું જ બાકી રાખ્યું છે, બીજું બધું એમને કર્યું છે. એટલે એમનો તો ઋણ ચૂકવાયું જ નથી. ધન્ય બેન. એટલે પછી આપણે આ લાઈન ચાલુ છે એટલું જ. સાંઈ બાપા દરેકને મળ્યા છે, નાના ટાબરિયા 80 વર્ષના, અને ગમે ત્યારે ગમે તે વખતે એમને કંટ્રોલ રાખ્યો જ નથી. બીજા અન્ય જગ્યાએ આપણે તો ગુરુ જોઈએ, એને સ્પેશિયલ ટાઈમ હોય તે વખતે જ મળે આવું છે. સ્વામી બાપા, યોગી બાપા, પ્રમુખ સાહેબ, શાસ્ત્રી મહારાજે ખૂબ, શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો, જો આપણે યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ પ્રોટોકોલ હોત તો કેટલા લાભ મળે, અથવા મોટા ઘરે રાજમહેલમાં જન્મ્યા હોત કેટલા લાભ મળે. આપણે પ્રેસિડેન્ટ રાધાકૃષ્ણને મળવા ગયા હતા તો એ 7 ચોકી વટાવી પડી, અને એ પણ નંદા સાહેબની ઓળખાણ હતી તો 2 મિનિટ મુલાકાત આપી. તો આ શ્રીજી મહારાજથી લઈને બધાએ સામાન્ય પરિસ્થિતિમાં જન્મ્યા, અને બધું એટલે એટલા માટે કે બધાને લાભ મળે, નાના મોટા બધાને. અને તો પ્રોટોકોલ હોય તો કાંઈ પત્તો ના પડે. અને જેટલું બને એટલું કરી, જો આ છેલ્લે બાપા ધામમાં ગયા ત્યાં સુધી છેલતા નહોતા, પણ ઇશારો કરીને બધું ઘણું બધું કર્યું. એટલે ટૂંકમાં લાભ લાભ આપણને ખૂબ લાભ આપ્યો છે. અને જો આપણે હવે વળતરમાં એમના માટે કાંઈ ના કરીએ તો કેવું કહેવાય. એટલે આપણે કરીએ છીએ, નથી કરતા એમ નહીં, પણ જેમ સમજીને અને એમને તો ખાસ આ આધ્યાત્મિકની વાત છે, આપણે એકાંતિક થઈએ એ જ એમને મને બહુ ગમે. એટલે આપણે આ બાજુ ધસી રહ્યા છીએ.

0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો તમે બધા આખા રિજનના બધા બાળકો અહીંયા સંપીને આ ડાન્સ નૃત્ય અને આ બધું આ ગેમ રમો છો, ઓન્લી શિકાગો નહીં પણ આખા રિજનના બધા બધા ભેગા થાય. ઇટ્સ અ ગ્રેટ થિંગ. સ્વામી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા બહુ બહુ જ રાજી થાય. અને તમને બધાને યોગી બાપા તો થાપો મારે. એટલે એક તો આ, પછી બીજું ઘરમાં સંપ રાખવું પડે. ઘરમાં સંપ ના રાખીએ અને બધા આગા પાછા થાય, એકબીજાને દોષ આરોપણ કરે, એમાં મજા ના આવે. ઘરમાં કજ્જો કંકા છે અને સંપીને રહો ઘરમાં તો આનંદ રહે, અક્ષરધામનું સુખ આવે. અને પછી પરિવારમાં બિગ ફેમિલી, આ તો તમારું નાનું ફેમિલી હોય 5 જણનું, પણ બિગ ફેમિલી યોર ઓલ ફેમિલી, એમાં સંપીને રહો તો ખૂબ મજા આવે. જે આનંદ આવે ને, અંદરમાં આનંદ આવે, મનમાં શાંતિ રહે, આ બધાનું કારણ સંપ છે. સંપ તૂટે એટલે આપણે બધે દુઃખ, આપણે દુઃખી થઈએ, બીજાને દુઃખી કરીએ. પછી આ મંડળમાં સંપ રાખો. મંડળમાં તો તમને અહીંયા સંપ રહે છે જ, સંચાલકો છે, કાર્યકર્તાઓ છે, આ બધા છે, તમને સંપ રખાવે, એવી વાતો કરે, એવી સમજણ આપે, એટલે તમને સંપ રહે. અને પછી આખા રિજનમાં, આખા સત્સંગમાં સંપ રાખો. આપણે કહીએ છીએ BAPS, હા, તો આખા મંડળમાં સત્સંગમાં, આખા સત્સંગમાં તમે ઇન્ડિયા જાઓ તો કોઈ ઇન્ડિયન નથી, તમે શિકાગો વાળા શિકાગો નથી, બધા એક ફેમિલીના બધા એ રીતે સંભળ, તો બહુ સુખ આવે. આપણને તમે શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામીનો રાજીપો લેવો છે તો પીઅર પ્રેશર જે આપે તમને કરે, પીઅર પ્રેશર વધારે, એનો રાજીપો લેવો છે. પીઅર પ્રેશર વધારે એનો રાજીપો લેવો છે. તમને મારે એનો રાજીપો લેવો છે. તમારું પતી ગયું ખેલ. જો શ્રીજી મહારાજનો રાજીપો લેવો છે અને તમને હેરાન કરે એનો રાજીપો લેવો છે, ચોઈસ વિચ ઇઝ ગ્રેટ. શ્રીજીભાઈ, તો આપણે શૂરવીર થવું પડે. શૂરવીર થઈએ તો યુ વિલ બીકમ સ્ટ્રોંગર અને પીઅર પ્રેશરવાળાને હટાવી દઈએ. ચોઈસ શ્રીજી મહારાજનો રાજીપો લેવો છે અને બીજા કોઈનો રાજીપો લેવો નથી, તો શ્રીજી મહારાજનો, પ્રમુખ સ્વામીનો રાજીપો લેવો છે તો તમારે નિયમ ધરમ બીજા બધા પારા પડે. ગમે એટલું પ્રેશર આવે, ગમે એવું થાય, તો યુ વિલ બીકમ બોલ્ડ, બ્રેવ, અને પછી આપણે નિયમ પાડી શકીએ.
1: ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. હમણાં કૃષ્ણપ્રિય સ્વામી કથા કરી રહ્યા હતા. કેવું હતું, કોઈ નાના બાળકને આઈસ્ક્રીમ ખવડાવે ને કઈ મજા પડે. ઓલું મોડું ખોલીને અરોકતો જાય, અડધો વાડકો ખવડાવે ને પછી આંચકી લે વાડકો, બસ હવે એવી દશા થઈ. આઈસ્ક્રીમ ખવડાવે એકદમ બંધ કરી દીધું એમને. સમય પ્રમાણે બધું કરવું પડે, મજા આવી હતી. એટલી મજા આવતી હતી, પણ હવે ખવડાવશ, કાલે ખવડાવશ. કેવું આમ, એ તો બહુ યોગીવાન, બહુ યોગ હતો એની દોયેલા દર્શન. પણ તો આમ વાતો કહેતા એમ લાગે કે ભેગા જ રહ્યા હોય, ફર્યા હોય, સેવા કરી એવી રીતે જ વર્ણન કરે. તો જો એ મુમુક્ષુતા છે, સેવા તો બધા કરે જ છે. યોગી બાપા જે સેવા કરતા, હમણાં પૂજ્ય ત્યાગલો સાંઈ વાત કરીને, સેવા છે આમ ફેર છે. યોગી બાપા 15 વર્ષના જ હતા, પાર્ષદ હતા, અને તે વખતે ગાયો ચારવા મોકલતા ત્યાં મંદિરમાં, જૂનાગઢ રહેતા હતા. તે સ્વામી જાય અને 300 દાંતણ કાપવાના, પોતે એકલા જ કાપે, પછી મંદિરે પાછા લાવે, પછી દરેક સંતોના આસને આપવા જાય. આપણે તો લાઈને ઢગલો નાખી દે, જેને લઈ જવો લઈ જાય. પહેલા 300 દાંતણને ના કાપ્યા, વેચવા પડે, 10 જણની ટુકડી બનાવી પડે, એક એક જણ 30 દાંતણ કાપ્યા. સ્વાયનો વિચાર જ નહીં, સમજો. ગમેલી સેવા સોંપી, સેવા તો કરે પણ એમાં કેટલા ભાવપૂર્વક, કેટલા પ્રેમપૂર્વક દરેકના આશયને આપવા જવું, અને પછી છેલ્લું વધે પોતા માટે. આપણે 300 દાંતણ લઈને પહેલાંમાં પહેલું આપણે સારામાં સારું બાજુમાં લઈ લઈએ, પછી બીજાને. એટલે હંમેશા છેલ્લે સુધી ત્યાં અમે ગોંડલમાં યુવકો વાસે ઉટકતા હતા. પછી બાપા એકદમ આવ્યા જોવા માટે, સાંઈ કે લાવો વાસણ ક્યાં ઉટકાય છે. ધર્યું, સાંઈ આમ કર્યું, લે આ તો ચીકણા છે, આમ ના ઉટકાય, આમાં ઠાકોરજી જમે. તો એક યુવક કહે કે સ્વામી આ તો હરિભક્તોના છે. સ્વાય કે હરિભક્તોમાં ઠાકોરજી જમે છે. હવે જો આ સેવા, બધા સેવા તો કરે પણ આમાં કેટલી ક્વોલિટી, એમ બોલા 40% માર્ક ના આવે આપણે જે રીતે પાસે ઉટકે, અને સ્વામી 101%. કેટલો હવે જો આવો ભાવ હોય કે હરિભક્તોમાં ઠાકોરજી જમે છે, એ વાસણ કેવા ઉટકાય બોલો. આપણે હરિભક્તો ઠાકોરજી અલગ પાડીએ, એટલે પછી હરિભક્તો લફર જફર છીકણા એઠા બધું ચાલે, એક દિવસ ચલાવી લે. આવું આ વિચાર આવે, સેવા પણ એટલી આમ જો ને, પોતે વાત

કરતા કે શાસ્ત્રીમાયની હરિભક્તો અનુસાર શાસ્ત્રીમાયની સેવા છે, શ્રીજી માયની સેવા છે, આવા ભાવથી કરે એ સેવાનો તો હરિભક્તોને આનંદ થાય, એ આગળ વધે આવા શુદ્ધ ભાવથી કરાય તો ઓલા અંદર ભેદઈ જાય, સાચો નિસ્વાર્થ પ્રેમ મળે એ તો ઠીક, પણ સેવા કરનાર એનું હૃદય કેટલું શુદ્ધ થાય ભલા. આજે બાર આપણે સેવા કરીએ છીએ, અરે સ્નાન કરીએ છીએ, સાબુન પાણી લગાડીએ તો પાણી જેટલું સોફ્ટ વોટર કહે ને, જેટલું આમ હોય એ તો ઘણા તો પાણી બહુ ખાર આવે છે, નર્મદ ભલા જે ફુવારો હોય છે તો બંધ જ થઈ જાય મહિના પછી, તો બે ધારા જ આમ અને એ આમ જાય આમ જાય, ઉપર તો પડે જ નહીં, ખાર હોય ને, પણ ખાર વિના પાણી હોય એમ સરસ, સાબુ સરસ હોય. અમે ગામડે ફરતા હતા યુગીઓમાં ભેગા, સારિંગ ગામમાં અમે સાબુ માગ્યું લો કપડાં ધોવાતા, કેટલું કર્યું ફીણ જ ના વાર કપડું ઘસાઈ ગયું. જો બે સારું હોય એટલે દેહ શુદ્ધિ કેટલી સરસ થાય, તો એવી જ રીતે અંતર શુદ્ધિ છે. આજે જે દુઃખ ક્લેશ છે ને આખી દુનિયામાં, મન ગંદું છે બીજું કાંઈ નહીં, ગંદુ મન લઈને ફરો તમે શું તમને સુખ હોય, અત્યારે ઉનાળો છે બરાબર, પરસેવો થાય તમને, હવે એ જમવા સીધા બેસી જાઓ, ભલે ને આઈસ્ક્રીમ હોય તો મજા ના આવે, જ્યારે ઠંડા પડો હાથ પગ ધોઈને અથવા સ્નાન કરીને પછી જે તમે જમો, તો જે આ દૈહિક શુદ્ધિ પણ કેટલું ફેર પાડે, તો સવારે ઉઠ્યા તમે બરાબર અને એમને મોઢું ધોયા વગર, દાંતન બ્રશ કર્યા વગર 12 વાગ્યા સુધી ફરો મજા આવે, અને જ્યાં એક બ્રશ

બહારનું તો ખૂબ આગળ વધ્યા છે આપણે, બહારની શુદ્ધિ પરદેશમાં તો તમારા વાત પૂછો નહીં, રસ્તામાં પણ ધૂર ના ઉડે આટલી બંધ, એટલો પેલો વેક્યુમ ક્લીનરથી બધું કરી લે. આપણે એક ગાડી જઈએ તો બધું આમ માથા ભરી જાય ધૂળથી, આવું થાય. પણ અંદર શુદ્ધિની ખામી છે, જ્યાં અંદર શુદ્ધિ નહીં થાય તો સુખ આવવા નથી. બહાર ગમે એટલા સાધન હોય, ગમેલી સગવડ હોય, અબજો રૂપિયા કરોડો નહીં, જો મન ગંદુ હશે ને તો સુખ આવશે જ નહીં. તો યોગી આપા જે સેવા કરતા એ આ રીતે કરતા, એક તો મન શુદ્ધ જ હતું, મન અમન હતું, મન પુરુષોત્તમ રૂપ થઈ ગયેલું એટલે પ્રશ્ન જ નથી. અને પછી એમની સેવા એટલે એમને તો પ્રશ્ન છે જ નહીં લાભનો, એ તો માણતા આનંદ જ કરતા, પણ સામાનું હિત થાય એવી રીતે સેવા કરતા, સામાન યાદ રહીએ. આમ યોગી આપણને એક વાર મિજમાની ભોગવી હોય ને, અનુભવ કરો ને, જિંદગી ભૂલે નહીં, એટલું બધું આનંદ આવે. અંદર વાત જ જુદી હતી, એટલું શુદ્ધ પ્રેમ હોય, નિસ્વાર્થ પ્રેમ હોય. આપણે અહીંની જ વાત છે, ગોંડલમાં યોગી આપણે બિરાજમાન હતા અને એક સ્કૂલની ટૂર આવી, અહીંની જ અહીંને જ હતા આપણે આ બાજુ ગામના જ. તો પેલા જે શિક્ષક હતા ને, એને બધા એના વિદ્યાર્થીને કહ્યું કે બરાબર ઝાપટી લેજો, કે બાકી ના હતા ને આપણે કોઈ સેવા કરવાની નથી. આવા ઈરાદા છે વિદ્યાર્થીઓને શીખવાડે કે આ મંદિરમાં છે ને આપણે આવ્યા છે, બરાબર બધા ખાઈ લેજો અને સેવા કરવાની નથી, આપણે એક પૈસો લખાવવા નથી ભેટેટ. અને પછી સભા ચાલતી હતી, સભામાં બેઠા અને યોગ્ય અંતરાય પણ બોલ્યા, વિદ્યાર્થીઓ હતા ને, ઓહો વિદ્યાર્થી આવ્યા કેટલા આવ્યા, તમે આટલા બધે ફરતા આવ્યા છો એટલે બરાબર તમને આમ ખાવા પીવાની મજા નહીં આવે, અહીંયા બરાબર જમજો બધા અને તમે કોઈ ભેટ આપવાની, તમે બધા

વિદ્યાર્થી છો તમે, અત્યારે કમાતા નથી. બોલાને અંતર વાત પકડીને બોલે. દર વર્ષે એક ગુણી દાન આપતા થઈ ગયા. આખો આશય બદલી નાખ્યો છે. આ પુરુષો આ સમાજમાં હોય ક્યાંથી? આ હિમાલયન ચોટીમાં ના મળે, ગુફામાં ના મળે, જંગલમાં ના મળે, એ આપણે ઘર આંગણે. ભાઈ કાકા બોલ્યા છે કે મારું જીવન ચારિત્રણ ઘડતર શાસ્ત્રીમાં જે કર્યું છે, વાંચો એમને. કહ્યું એમનું જે બાયોગ્રાફી છે ને એમાં લખ્યું છે, મારું ચારિત્રણ ઘડતર શાસ્ત્રીમાં જે કર્યું છે. વિચાર કરો, જા પુરુષો આ સમાજની અંદર વિચરે છે. અને જે જંગલમાં જઈને ગાંધીજી કહેતા કે હિમાલયના શિખરો કોઈ જોગી સાધના કરતો એ શું કામનું, સમાજમાં રહીને બધું આવું કરે અને સમાજને શુદ્ધ કરે એ સાધુ ખરો, ગાંધીજી બોલતા. તો જે આપણે આ પણ ઓળખ્યા નહીં કોઈએ, એમાં બીજું કાંઈ મળે જ નહીં. પ્રમુખ સાહેબ એવા જ પુરુષ છે, ભગવાન સિવાય કંઈ છે જ નહીં એમના અંતરમાં. પણ હવે કંઈક ધારણ તો કરવું પડે ને, દેહ ધારણ કરવું પડે. કોઈ પણ સંત, મીરા, નરસિંહ, તો બધા દેહ ધારણ કરવું પડે. એના એ કંઈ બ્રાહ્મણ નથી, વાણિયા નથી, મોચી નથી, દરજી નથી, કાંઈ નથી એમને. પણ એક લેન્ડિંગ કરવા માટે કંઈ પાવન ધરણ કો ઠેકાણો આ પૃથ્વી પર આવવું હોય તો કંઈક તો આધાર લેવો પડે ને. પણ આપણે ઓળખ્યા, આપણે એમને આમાં જ ખપાઈ દીધા. જો ભગતજીમાં એને દરજીમાં ખપાઈ દીધા તો શાસ્ત્રીમાં જ ઓળખી ગયા. આ જાગા સ્વાઈન મોચીમાં ખપાઈ દીધા. પણ શાસ્ત્રી બંનેને ગુરુ કર્યા, દરજી ને મોચી. હા, એમને ભાવ જ નહોતો, અક્ષરધામ મુક્ત જ જોતા હતા. એટલે આપણે બધું આમાં એ બધું રહી જવાય છે. એટલે યોગી આપા જે હરિભક્તની સેવા કરી છે એમને, એ તો જેને જેને જે એમની સેવા લીધી હશે, યોગી આપ પોતે જ વાત કરતા, મેં બધાને રાજી કર્યા છે, બધાની સેવા કરી છે. લો, અને આપણે તો બાદ બાકી થાય, આની સેવા થાય, આની ના આટલી જ થાય, અને આવી રીતે થાય એ ઊંચા નથી. આ બધું રહી જાય, બધું કોરા કોરા, બધું કેળો તોડી નાખે પણ તો કોરા કોરા. એટલે પહેલાં પત્રારામ પીરસતા બધા. એટલે જે પીરસનારો હોય બચારાને કેળ રહી જાય, પાંચ લાઇનમાં ફરે તો સજ્જડ થઈએ. હવે આવી પાંચ પાંચ પંક્તિમાં પીરસતા અમે જોયા છે. આટલું કહે પણ પછી મારે ઠીક ખાઈ જાણે છે. લો, આ પાણી ફેરી દીધું. આવું ગુનાઈએ કે મારે ઠીક ખાઈ જાણે છે. એટલે એક લાડુ વધારે લીધું તો આટલું બધું પોતે નુકસાન એને જ. બોલો, પીરસો તો ખાય છે, ના પી ખાવ એ બાબત પીરસો છો, આવું કહો છો ઠીક ખાઈ. જો આ બધું કેટલો તો કચરો છે, જાતની સેવા જ ના કહેવાય. એટલે આપણે બહુ છે આપણી સામે. આવા પુરુષ સામે જોઈ દ્રષ્ટિ કરીએ, એવાનો વિચાર કરી આવું તો સુધારો થાય આપણા. સેવાનો તો ફળ છે, સેવા જ નથી એમ, એનું કોઈ જ નથી. અંતર શુદ્ધ કરવાની સાવરણી છે. પણ તો એ રીતે થઈ જોઈએ તો સાબુ ગમે એટલો સાબુ, પણ ઓલો વટરનું પી હોય પહેલાં રેડો અને પછી સાબાડો, શું થાય એમ. સેવાનો તો સાબુ છે, ભાવના છે ને એ ગટરનું પાણી, એ સાબુ નહીં બગાડે, સેવા બગાડે, આવું થાય છે. એટલે ભાઈ મહિમા કેટલો યુગ પણ હરિભક્તોનો. વિરમ ગામમાં હરિમંદિર છે, ત્યાં સ્વામી બાપા રાતના 2 વાગે આમ કરવા લાગ્યા. આમ તો વલાસરના ડાયા ભગત હતા, એ ત્યાં હતા, એકદમ દોડતા હે, લાવ લાવ સ્વામી હું વારી નાખું. સાહેબ કે વારવાની વાત નથી, આ ચરણ જ માથે ચડાવું છું. ડાયા ભગત કે શાના ચરણ રહે,

ચાર વાગે સાંજે હરિભક્તે ગોષ્ઠી કરેલી. વિચાર કરો, આપણે તો અમારા ગપ્પા મારતા લાગે છે. કંઈનું કંઈ વિચાર આવે તમને, એટલા તૃપ્તિમ ને એટલા એ નુકસાન આપણને. યોગી આપણે કહેવા, દિવસે તો કોઈ લેવા ના દે ચરણ, રાતના સમય કાઢ્યો. અહીંયા હરિભક્તો ચાર પાંચ હરિભક્તો બેઠા હતા અને ગોષ્ઠી કરતા હતા, ભગવાનની વાતો કરતા હતા. રાતે માથે ચડ્યો, કેવું કહે, મતલબ પોન્ડિચેરીમાં ટ્રેન આપણી ગઈ હતી ને, સ્પેશિયલ ટ્રેન 56 સાલમાં. તો સ્વામી, અમે બે જણ હતા, અમારો હાથ પકડીને સાહેબ હાલો પ્રતિક્ષણા કરીએ ટ્રેનની. લો વિચાર આવે, 14-18 ડબ્બા હતા મીટર ગેજના, લાંબા લાંબા, એટલે લગભગ 1 કિલોમીટરની પ્રતિક્ષણા થાય. ત્યાં 1.5 પ્રતિક્ષણા કરીને પછી બાપા દંડોટ કરવા લાગ્યા બાને. બાપા કેમ દંડોટ કરે છે? મેં કહે હરિભક્તો ગઢ. બાપા હરિભક્તો આશી જોવા ગયા છે. તમને સામાન છે ને, 1 મહિના પછીની વાત છે, સ્પેશિયલ ટ્રેન. હવે સામાન બધા કપડામાં આપણા ઊંચા ઊંચા બધા બગડેલા ગંદા થયેલા અંદર ભર્યા હતા, અને દંડવટ કહે એવું. આમાં એ સ્વામી ખાટ્યા, લોકો ભોળા છે આમ છે બધું કરતા રહી ગયા, સ્વામી ખાટી ગયા. આપણે હજુ રહી જવાના છે, હજુ નહીં સમજ આવી રીતે ખટ ને ઈર્ષા ને માન કરે જ જાઓ ને તમે. ખોટનો ધંધો, આવો સત્સંગ મળ્યો, આવા ભગવાન આવી ભક્તિ થઈ આપણને, આવા સંત મળ્યા, પ્રમુખ થયા, સંતો બિરાજમાન છે, યોગ્ય પ્રગટ બીજે છે, અને આપણે આપણા સ્વભાવ ના છોડીએ ને આપણી રીતે મન ગમતું ચિત્ત મનમાંથી સેવા કરી થી કરતો નહીં, સેવા બધું જ કરીએ છીએ. પણ માનની એટલી બધી અપેક્ષા હોય છે ને, એટલી બધી અપેક્ષા ના પૂછો. અલા મજે ને, એને એકવાર 4 રૂપિયા આપી દીધા, વાંધો નહીં, છૂટી ગયા. અને આપણે દર વખતે તમે બહુ સેવા ભાવી, તમે બહુ સેવા કરી, કેટલી વાર માન આપવાનું? 10-10 વખત મજૂરી 10-10 વખત આપવાની, 50 રૂપિયા દર વખતે મજૂરને આપે, એકવાર પતી ગયું. આપણે એટલે આપણું ઘડતર થયું, આટલું સરસ લાભ યોગ છે, અવસર છે, તો એ ઘડાયો એના રહી જવાનું. એટલે અંતરદૃષ્ટિ કરીને આપ ધારો અંદર, આપણે આ મોટા પુરુષથી સેવા કરણ કહે છે, આપણી તે કરીએ, તે મહિમા સમજીએ. જો અહીંયા આપણે બગીચામાં ગયા, બરાબર, બગીચામાં ફૂલ ઝાડ હોય અને ફળ ફૂલ હોય, ચીકુ હોય, કેરી હોય, આ હોય, બધા બીજા જે ફળ હોય, બધા દ્રાક્ષ હોય, આ તમને કહે કે તમને છૂટ છે, જે બધું લેવું હોય લેજો, તો તમે શું કરો? કચરો વીણો, નીચે પાંદડા પડેલા હોય, ડાળખા પડ્યા, એ લઈને આવો બહાર, શું કરો બોલો? ફૂલ ગુલાબ મોગરા તોડીને થેલીમાં ના ભરીએ, ચીકુન ડાળમને કેરીને બધું ના લઈએ આપણે? કચરો કોઈ લઈને આવે, કાંટા આંટા ઝાંખરા ભરીને આવે, તો અહીંયા છૂટ જ છે તમને. અને ત્યાં કાંટા ઝાંખરા કાંકરા એ જ ભરીએ છીએ, ગુણ તો કોઈને આવતો જ નથી, દેખતા જ નથી. આ એ યોગી આપે આખી જિંદગી, યોગી આપે કે હું 50 વર્ષથી સત્સંગમાં છું, થાથા થાવડો મને અવગુણ આવ્યો નથી. વિચારો એ વાત, રોજ કેટલા માણસનો કોન્ટેક્ટ નહીં, સેવા કરી છે એમની, એક દાસના દાસની સેવા કરી. આવી રીતે હવે નહીં દેખાતા, બધાને દોષ નહીં દેખાતા હોય, એટલે જોયું જ નથી. એ બાજુ કેરા ચીકુ ને દ્રાક્ષને એ જ લઈ લીધું છે બગીચામાં. હવે સત્સંગરૂપી બગીચામાં આપણે આ બધું કરીએ છીએ, ગુણાતીત બાગ છે આ. બોલો, કાંટાય હોય ગુલાબને, કાંટા ના હોય તો કાંટા લેવાના, ભેગું કરવાનું, આવું છે. એ એબ્રાહમ લિંકન, હવે એ તો રાજકારણી પુરુષ હતા, તો એને કહ્યું છે અવગુણ માટે,
He only has right to criticize who has a heart to help. જો અધિકાર બધા નથી જ્ઞાનના અવગુણ કોઈને ટોકવા વળવા એની ભૂલ દેખાડી હોય તો પહેલાં ચાર ગુણ એના વિચાર કરજો, પછી એનો જે કહેવું હોય કહેજો. બહુ ફેર પડી જાય. આવી રીતે સીધા એના ગુણો બધું વિચે બધું ભૂલી જાય ને સીધો એને દોષ ઉપર જઈને ટાટકી પડીએ. વર્લ્ડ લેવલના મેનેજમેન્ટમાં આ વાત આવી ગઈ છે. તો સ્વામીએ તો આ કહ્યું જ છે, ગુણાતીતાન સ્વામી અને યોગી આપણે તો આખી જિંદગી આમાં જ કર્યું, કોઈ દિવસ ખાલી ગયું નથી કે જે સ્વામી બાપાએ બોલ્યા ના હોય. સમશ્રુદ્ધા એકતા, અભાવ ગુણ ના લેવો, ગુણ લેવું રોજ એમના. આ પહેલાં કે બાપા બી કંઈ આવડતું જ નથી, આ એક જ મંડ્યા છે લીધેલા, કે એવું નથી. એ બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્મ વિદ્યાના ભૌમ્યા ટોપ મોસ્ટ. જેમ આ લોકમાં વિદ્યામાં જેમ ટોપ મોસ્ટ પહોંચે એમ એમ બ્રહ્મ વિદ્યા એ ટોપ મોસ્ટ. એનાથી આ કોઈ વસ્તુ જ નથી. એટલી હાઇટના પુરુષ હતા કે બીજું નહીં આવડતું હોય. જે મુદ્દા હોય એ જ કહેતા હતા. એ ભાઈ વિદ્વતા પ્રવચન કાય તો કંઈ બતાવવાનો શોખ નહોતો એમને. જે મુદ્દો હતો, જે બધા જાણવું, જે કરવાનું છે એ જ વાત કરતા હતા. બીજું કરણ શું હોય એ તો વાત એ કહે તો એમના વખાણ થઈ શકે, પડ્યા જ નથી. શું કામનું? જે કામનું હોય એટલું જ બોલતા હતા, જે જરૂરનું છે બોલતા હતા. તો જે આપણે એમના બધું ઘણું શીખવાનું છે. એટલે યોગી આપા ગયા નથી એ પણ સમજવાની વાત છે. આ પુરુષો તો ચિરંજીવ છે. ઉત્તરોત્તર ગુણાતન સાહેબ ભાઈ ભગતજી મારે જો બીજે બધું શું છે કે પહેલાં ગુરુ હોય ને જોરદાર હોય, બીજા ગુરુમાં 50% આવી જાય અને ત્રીજામાં તો ધબડકો જ હોય, કંઈ હોય જ નહીં. અહીંયા પાંચમી પેઢી છે, 101% સાર ધર્મ ચાલ્યું આવે છે. આટલો ફેર નહીં, બસ દીવાથી દીવો પ્રગટે કહે છે ને, આટલું ફેર નહીં. એટલે અહીંયા વિશિષ્ટતા છે ગુણાતીત પરંપરાની. એટલે આપણે તો લાભમાં જ બેઠા, પણ લાભ લેવો હોય તો ને આપણે લાભ લઈએ છીએ, પણ બધા ચણા મમરા ચપટી ઝાપટી લઈએ. લાડુ વાડુ તો ત્રેવડે જ નથી ખાવાની પચાવવાની. હવે આ ઘર બેઠા અરે જંગલમાં હિમાલય બી જાય ને તો આ બ્રહ્મ વિદ્યા મળેવી નથી. કેટલી દયા કરી, કેટલી દયા કરી. એ તો યોગી આપણ પ્રમુખ છે. જો પ્રમુખ નાના હતા ત્યારથી અમને શોખ હતો હિમાલયમાં જઈને ત્યાં ધ્યાન કરું. નાના તે વખતે આવા વિચાર આવતા હતા. અને તો બધું મૂકીને અહીંયા આપણી વચ્ચે રહ્યા છે. લો આપણી કુણીઓ ખાય છે, ટલ્લા ખાય છે, કોઈ સમજતા નહીં. તો એમને કેવી ધીરજ છે, કેટલી દયા છે. ભલે ગમે સમજશે કરશે. તો જે આપણે યોગી આપા જે પુરુષ મળ્યા, યોગી આપાને ગુરુ ભક્તિ એટલે તો કહેવું જ પડે. એની વાત કેવું શાસ્ત્રીમાં છે ને, વિરમગામથી બોમ્બેની લોકલ ટ્રેનમાં જતા હતા. પછી એમને અચાનક ઉતરી જવું પડ્યું અમદાવાદ. ટ્રેન તો આગળ ગઈ ને યોગીયા પણ તે ફોન ને તાર ટપાલ કોઈ વ્યવસ્થા નહીં. અને હવે આખલા ટૂંકા ગારામાં કંઈ વાત થઈ શકે નહીં. યોગીયા પણ બધા હરિભક્તો સવારે દર્શને આવ્યા સ્વામીને લેવા માટે બોમ્બે સેન્ટરથી. પછી એક હરિભક્ત વાત કરી, એટલે અમદાવાદથી બેઠેલા હતા બોમ્બે આવ્યા અને વાત કરી કે સ્વામી 4 દિવસ પછી આવવાના છે. તો યોગી આપા તરત જ પેલા યોગી કહે, સ્વામી કયા ડબ્બામાં બેઠા હતા એમ પૂછ્યું. ત્યાં એ ડબ્બાને દંડોટ કર્યા યોગી આપાએ. વિચાર કરો, શાસ્ત્રીમાં તો વડોદરા અરે અમદાવાદ ઉતરી ગયા હતા, એના પછી બીજા કેટલા બધા બેઠા છે, ફૂંકતા છે ને બધું કરતા છે. સ્વામીને કેટલો મહિમા છે, એ ડબ્બો નિર્ગુણ થઈ ગયો. એ ડબાન દંડોટ કર્યા. શાસ્ત્રીમાં ત્યાં મુંબઈ હતા નંદા સાહેબને બંગલે,
આરામમાં હતા અને બપોરે હરિભક્તો આવ્યા.

0: જોયું કે સ્વામી તો આરામમાં છે એટલે પાછા જતા હતા. પાછા જતા એ લોકો બોલ્યા કે સ્વામી તો સૂઈ ગયા છે, હવે 4 વાગે આવીશું. તે યુગ્યો બંને બોલાયા અહીંયા સૂઈ ગયા ના કહેવાય, બીજા બ્રહ્માંડમાં કાર્ય કરવા ગયા છે. કેવો મહિમા! આપણે તો પ્રમુખ સાંઈ કંઈક કરે ને હસી કાઢીએ, મજાક કરીએ. સ્વામી તો આટલી આમ જરાય આમ ગમ્મતમાં ચલાવી ના લે. ગુરુની મહિમા, હરિભક્તો મહિમા, તો ગુરુની તો ક્યાં વાત છે. યોગી આપણે છે ને અક્ષર, એમના જેવા તમે પ્રમુખ સાંઈના અક્ષર ઉકલતા નથી ને, પહેલાં ઉકલતા હતા, ભ્રમરૂપ થઈ ગયા અક્ષરે. યોગી આપણને એવું હતું, પહેલાં એમને જોયું ને પેલી ડાયરી, એટલા સુંદર અક્ષર છે, પણ પછી તો એટલે પછી ઉપર લખતા અમે, એક તો હું હતો એટલે ઉપર ટપાલમાં યોગાના અક્ષર લખ્યા. બે અક્ષર ઉકલ્યા ને બે શલ્યા ને બાપાને વંચ્યા, બાપા ઉપરથી શું લખે. બાપા એમ કલતા નથી, ચેકી નાખ્યો પોતાના જ અક્ષર પોતે. પછી એક યુવક બોલ્યા કે સ્વામી શાસ્ત્રી અક્ષર આવા ગડબડ્યા, ગુરુ ત્યાંના અક્ષર તો મોતીના દાણા આપણને ઉકલતા નતા. કેવું કહેવાય, વિચારા જેવી વાત. અખંડ દીપ ભાવ સ્વામી કે શાસ્ત્રીઓને બોલાય, જોગી શેર લોહી ચડી જાય. જો યોગી આપણે ગુરુ કરેલા છે ગુરુ, અને બધાના ભગવાનના ભાવથી સેવા કરી છે, બાદ બાકી કર્યું જ નથી એમને, બધા ભગવાન ભાવથી સેવા કરી, છતાંય શાસ્ત્રી માને સેવા કરી એમને ગુરુ કહે, જુદી વાત. આ તો કૂદીને કોઈની સેવા નથી કરી, બધાની સેવા કરી છે. જરાય ભાવ ઓછો નહીં, પણ શાસ્ત્રીમાં કહે કે જોગી શેર લોહી ચડી જાય, સ્વામી મને બોલાયા. જો એ વાત જુદી હતી. તો જો આપણે ભોળા નહોતા, આવે તત્વ ના આવે આમાં, એટલે આપણે બહુ આવું થયું છે. સ્વામીને ભોળા જ ગણી કાઢ્યા છે યોગી આપણને, એમના વખતમાં છે બધું આવું જ થયું છે, સમજી જ નથી શક્યા. એ ભગવાન ઓલિયા પુરુષ હતા, એ ભગવાન છે કંઈ હતું. કેટલી સુંદર કંઈક વાત કરી આપણે કૃષ્ણ પીસના કીર્તન ઉપર, ખરેખર એવા હતા. આ જગતની ગંધ ના મળે એમ કોઈ રીતનો, પણ 24 કલાક ગમે તેની અંદર પડ્યા હોય ને તો ભગવાનનું સુખ. કાદવને બનાવી દે કાવ એટલા એના તન કામ કરો લોભ સાશા તૃષ્ણા ઈર્ષા અહંકાર છળ પર દમ કાદવ છે ને, એવા એનાથી ભરેલા આપણે એની વચ્ચે પડીને ભગવાનનું સુખ ના પી શકે. કાદવની અંદર ખૂટી ગયા હોય સુધી, અને પછી આઈસ્ક્રીમ ખાતર સુખ આવે. જો એમને લીધા એટલે ધ્રોળ બાપુ બહુ બુદ્ધિશાળી રજવી હતા, તો બુદ્ધિ આમ બીજા કેટલાય રજવાતા 300, પણ 300 ધ્રોળ પણ બુદ્ધિ એટલી જુદી એમ કે યુગ બાબા પણ બહુ એમને. હા, એમને જ વાત કહી કે 1000 વર્ષે પુરુષ પાકતા હશે, 1000 વર્ષે આવા પુરુષ પાક હશે એક. જો અને એવા બધા જે હમણાં વાત ન કહી, રવિશંકર મહારાજ, મુક્તાન બાબા, જ્ઞાન સ્વામી, બધા ઠીમે ઠીક બધા યોગી આપણે આમ બાળક જેવા થઈ જતા, એકદમ બાળક જેવા. પોતે બાળક હતા, બીજા બાળક જ બનાવી દે યોગમાં, બધા નાસ્તા થઈ જાય યોગી આપણા આગળ. શાસ્ત્રી જ્યાં પાંડુરંગ શાસ્ત્રી યોગી આપણા આગળ આવ્યા અને બાપાએ કહ્યું, શાસ્ત્રી વાત કરો, મારે તમે વાત સાંભળે, તમારે વાત નહીં કરે. પછી વાત કરાવ્યો બાપા. પછી યોગી બાપ બોલ્યા, ફરી ક્યારે દર્શન દેશો? શાસ્ત્રી શું કહે, સાંઈ એવું નહીં બોલવાનું, તમે અડધી રાતે મને બોલાવો હું હાજર થઈ જઈશ, આવું નહીં બોલવાનું ક્યારે દર્શન દેશો. તો જે આવું બધું ફલ ભલા મોટા મોટા મંડલેશ્વરો મહામંડળ બધા પાદ અને આગળ આમ સ્વાય માટે એટલો તો ભાવ, એવા પુરુષ આમ ખરેખર. તો જો આપણે આજે પણ એ જ છે, આપણે ગયા નથી, મળ્યા નથી, અરે મળ્યા છે, બાબા ગયા નથી, પ્રમુખ સાહેબ એવા જ પુરુષ છે, એવું કાર્ય કરી રહ્યા છે. પણ દરેક જે કંઈ પદ્ધતિ જુદી અદમાં કરતા હોય, યોગી આપણે જરા બીજી રીતે બધું કર્યું, પણ તત્વ એક જ છે, એક જ. તમે આજે આટલું બધું બધું વધ્યું ક્યાંથી પહોંચી વરે? બાકી પ્રમુખ સાંઈ જ્યાં સુધી બન્યું ત્યાં સુધી પોતે સેવા કરતા, નાસ્તો હોય જમવાનું બધી સાથે, હરિભક્તો 500 હરિભક્તો બેસતા, બધા VIP સાથે. બાપા પોતે જમવાની વાત જ નહીં, બીજાને પીરસાવે. આમ આમ આમ ટૂંકમાં કહેવાય કે યોગી આપા છે, શાસ્ત્રી મહારાજ જ છે, ભગતજી મહારાજ છે, ગુણાતન સ્વામી છે, મહારાજ જ છે. તે આજે પ્રમુખ સાહેબ રીતે આપણે દર્શન કરીને લાભ લેવાનું છે, એમની આજ્ઞા રીતે ધડપણે પાળવાની છે, અને એમનામાં આવો નિર્દોષ ભાવ હોય આ રીતે બુદ્ધિ રાખીને, અને જરા પણ લેશ માત્ર બીજો વિચાર કર્યા વિના આપણે આ સત્સંગ કહી લેવાનું છે. સહેદાનંદ સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સારંગપુરના જીવા ખાચરના દરબારમાં શ્રી હરિએ હરિજનોને કહ્યું, સારંગપુર મારા ત્યાં પણ રહેલા છે, અને તે વખતે સારંગપુરના જીવા ખાચરના દરબારમાં શ્રી હરિએ હરિજનોને કહ્યું, સત્સંગ પાકો કરવો, ઢીલો પોચો નહીં, એમાં મજા ના આવે, આપણને દુઃખ થાય, એટલે સત્સંગ કરો, પાકો કરો, એની મજા જુદી છે. એમાં કાંઈ કચાશ હોય તો તમને નડે, અને તમે સત્સંગી છો એટલે વધારે દુઃખ થાય. સત્સંગ પાકો કરો, કાચો હોય તેટલું અંતરમાં સુખ રહે નહીં. જો મહારાજે પોતે વાત, કાચો રહે એને, કાચો એટલે ધર્મ નિયમની ઢીલાશ હોય તો એને ખટકાવ. તમે સત્સંગી છો એટલે, નહીં તો બીજાને તો જેમ કરતા ફાવે એમ કરે, પણ આપણે સત્સંગી છે, અધવા જ પહોંચ્યા છે, અને જો આપણે પાકો સત્સંગ ન કરીએ તે નડ્યા કરે. કાચો કે પાકો સત્સંગના યોગ કરીને સમજાય છે, કાચો કે પાકો સત્સંગ યોગ કરીને સમજાય, એટલે પ્રસંગ પડે ત્યારે ખબર પડે કે કાચા છો કે પાકા છો. નહીં તો એમને એમ તો, જો અમારે 51 સાધુ કર્યા હતા તો એમાં અમુક ગ્રેજ્યુએટ હતા, પણ કહેવાય શું કે બધા ગ્રેજ્યુએટ ને યોગીઓ દીક્ષા આપી, એટલે 2-4 હોય એ પોસાઈ જાય અને પાકામાં ગણાઈ જાય. પણ એવી રીતે એ વાત નથી, દરેકે પાકા કરો, કેમ કે એને પોતાનું જીવન સાથે લેણ દેણ છે. કો સત્સંગના યોગે કહીને સમજાય છે, આરસી વિના પોતાનું મુખ દેખાય નહીં. આપ મિરર હોય, આરસી હોય, અને કાચ સામે હોય તો તમને બધું તમારું રૂપ જેવું છે એવું દેખાય. આરસી વિના પોતાનું મુખ દેખાય નહીં. હાંડીના દીવા પોતાને તથા બીજાને પ્રકાશે છે, તેમ સંતની વાત પણ તેવી છે. પ્રેમથી વિશ્વાસ રાખીને સંતની વાત સાંભળે

આ બધો અનુભવ થાય. નહીં તો એમાં કાચું હોય, સત્સંગ કરવામાં એક તો કાચું હોય અને પછી ઢીલા પોલામાં કાચું હોય, એટલે ડબલ ગુનો થાય. એટલે તમને બરકત ના આવે સત્સંગ. સત્સંગ જો મહારાજે સત્સંગ પાકો કરો, પાકો બહુ ભારે. અને કોઈ પણ કાર્ય, તમારો વ્યવહાર કાર્ય હોય,

मन मैं मन मन कोई दिस सुख ना है मान ही है ने कोई दिस सुख ना सत्संग में रहे मोटा पुरुष ने बाजू में रहे योगी आवान प्रमुख साहब मारे बाजू में सुख ना है मान है ने सुख ना है बधु मान खेची ले तुम्हारो सुख खेची ले અને માન રૂપી વિષ તો તેથી પણ ભારે છે. માન જમા આવે તે સંતમાં માન જમા આવે હરિભક્ત સંત બધાની વાત કરે. માન જમા આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય છે. બ્રહ્માને દુર્લભ એવા એટલે કેટલા બુદ્ધિશાળી કેટલું બધું અનુભવ હોય પણ તો એવા ગુણો એ માન આવે ને એ ઠેકાણે પડી જાય. માનનું એવું બધું કે માન સાચવવાની માન કંઈક થાય કોઈ કહે કે અહીંયા બેસો તો અહીં બેસો મોટું મન રાખીને લઈ લે તો સત્સંગની મજા આવે. એ તો સત્સંગમાં મહારાજના વખતથી આ માન છે મહારાજ બગાડી નાખે. જેમાં માન પડ્યું એટલે જેમ દૂધ હોય એમ ચેરી ઓલા નાગ હોય સાપ હોય એ એને આડીને પછી દૂધમાં આવે બધું દૂધ એવું છે. એટલે માન જેમાં પડ્યું જેમાં કોઈ પણ કાર્ય વ્યવહારિક કાર્ય આધ્યાત્મિક તો ખાસ એમાં માન પડે એક છાંટોય પડે તો બધું બગાડી નાખે. તો મહારાજ માનથી ચેતું અને તમે ભયો અક્ષરધામ એકાંતિક થઈ ગયો. માન માનનું બહુ બધા આનંદ નડે. આપણે તપાસી જો થોડું તપાસ કરો. આપણે બેઠા છીએ પણ કોઈ મને આવીને કે ઉઠો અહીં બેસો તો શું થાય? એ સેલ્ફ પોતાનો તપાસ કરતા રહો કે મેં કોઈ અપમાન તો કરવાનું નથી પણ એ જે થઈ જાય તો પહેલાંથી આપણે પાર બાંધી કે આ મારું અપમાન થશે સત્સંગમાં તો શું થશે એવું પહેલાંથી વિચાર કરે તો ગુણો પડી જાય. અપમાન જેમ ગુણ આવે તેમ ધીમ થાય. જો દીન થાય જેમ જેમ ગુણ આવે એમ દીન થાય અને જેમ જેમ જેમ ગુણ આવે તેમ દીન થાય આ લક્ષણ છે. ખરા ગુણ આયાનું આ લક્ષણ છે. આ ગુણ અંતરમાં પ્રવેશ કરે હૃદય સુધી જાય તે એવા ગુણ એ પરમ સુખિયા થઈ જાય. એવા આવું ગુણ પરમ સુખિયા થઈ જાય. ધનમાં ચેત જેમ ગુણ આવે તેમ દીન થાય અને સંદે આ દીન રહે ત્યાંથી ગુણ શોભે છે. અને સંતને દીનાધીન બધા ગુણ આયા કરે પણ આ બાજુ સંત દીનાધીન કેમ કે એ રક્ષક છે. બીજા તો બધે રહીએ છીએ. સરકારી અમલદાર હોય ત્યાં નમીએ છીએ. સંત ના નમે ઓલાને નમે ઘરજે અને બીજા ઘરમાં તો

怀着你，ગઢપુરમાં શ્રી હરિ સંતો પ્રત્યે વાત કરતા કહું, ભગવાન અને સત્સંગ અર્થે અનુ જેટલું કોઈએ કર્યું હોય, જો સત્સંગને અર્થે અનુ જેટલું, એટલે અણુ તો તલનો દાણો હોય, એટલું કર્યું હોય ભગવાનને અર્થે, ભગવાન સત્સંગ અર્થે અણુ જેટલું કર્યું હોય તો ભગવાન તેને મેરું જેટલું સુખ આપે છે. હવે આ ડીલ કરવા દીધે બોલો, તમે એક પાઈ આપો અને સામે અબજ રૂપિયા આપે, એ ડીલ તો કરવા જેવી છે.

0: भगवान भगवान એટલે એને કઈ તમે આ મંદિર થાય છે તો બધા બધાની જરૂર પડે, તન મન ધન બધાની. અને અમારે ધન તો ખાસ એવી ના કામ આગળ ચાલે, પણ ભગવાનને અર્થે આણું જેટલું કર્યું હોય તો આપણે તો કેટલું કરવાનું. તે એમાં ખોટનો ધંધો નથી, ધન જેટલું આપવું ઘટે અને પોતાની શક્તિ પ્રમાણે નાખ નાખ એનું રિટર્ન કેટલું બધું ભારે છે. તે અનંત કલ્પ વીતે તો ભગવાન જીવનો અણુ જેટલો ગુણ ભૂલતા નથી. તેથી જ ભગવાને જ્ઞાનમૂર્તિ કહી ગામોગામ જનો ભજે છે. ભગવાનનો ઘણો બધો ઉપકાર છે. આપણે ગણવા બેસીને પાર આવે એમાં ઠાલવું રેડવું એનો રિટર્ન છલકાઈ જાય અને લોધું. અને 5,000 રૂપિયા આપ્યા હોય, 5,000 રેન્ટ એ આપ્યા હોય તો 50,000 રેન્ટ પાછા ના મળે, પણ પ્રકાશ અંતરનો પ્રકાશ થાય એ બહુ મોટી આજે અંતર પ્રકાશ થાય એ રીતે રિટર્નમાં મળે કે તમે અંતરમાં પ્રકાશ થઈ જાય અને તમને બધી વાતની સમજ પડે અને કાંઈ એક પાઈ પણ ના હોય તમારી પાસે પણ તો તમે સુખિયા રહી શકો એવો પ્રકાશ થઈ જાય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપણા વખતમાં અમે બધા યુવકો ભેગા ફરતા, પણ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એમાંનું કાંઈ હતું નહીં. વ્રત ઉપવાસની કંઈ ખબર નથી કોઈ, એટલે સાવ કોરે કોરા આવેલા. પણ યોગી આપણા પ્રેમમાં બધા એવા ખેંચાઈ ગયા, તણાઈ ગયા અને ખબર ના પડી. પછી એ આજ્ઞા કરે ધીમે ધીમે, એ આજ્ઞા સહર્ષ હવે બંધાવી લેતા. બાકી પહેલાં અને 8-9 જે પહેલાં હતા ને યોગેશ્વર, એને કોઈની તાકાત નથી સાધુ બનાવી શકે. યોગી આપણે બધું કર્યું.

અને એક એક બધા જ ના જ પાડે સાધુ થવાની, પણ સ્વામી ધીમેથી એ રીતે કર્યું અને સાધુમાં આવી ગયા. અને સ્વામી સામે દ્રષ્ટિ, બીજું કંઈ નહીં, બાપાને રાજી કરવા, બીજો કોઈ મંત્ર નહીં. અને અને પછી આજે ખબર પડે કે બીજું કાંઈ કરવા જેવું જ હતું નહીં. બધું અનંત બ્રહ્માંડમાં બધું જે તંત્ર ચાલે છે એ કોઈ કામમાં આવવાનું નથી. આ યોગી આપા પ્રમુખ અરે મહારાજ સ્વામી અને આ ગુણાતીત પરંપરા, એની આજ્ઞા અને સ્વામી દ્રષ્ટિ એ જ કામમાં આવે. અને યોગી આપા તો પછી તો પ્રમુખ સ્વામી મહારાજ, એ અમે અમારી વાત કરીએ છીએ કે એવા ખેંચ્યા એવા ખેંચ્યા. અને બીજો કોઈ રસ જ નહીં, માલ જ નહીં, કોઈ વૃત્તિ, કઈ વૃત્તિ જાય જ નહીં. યોગ્ય એવા સમર્થ હતા અને એવો પ્રેમ આપ્યો ને એવું બધું કર્યું. એટલે પછી બધા એવા જોઈન થઈ ગયા અને આજ્ઞા પાડવા લાગ્યા અને બધું. પછી બધું આવ્યું, પછી શરૂઆતમાં કોઈ વૈરાગ, વૈરાગ તો હજાર ગૌ છેટું હતું, એ કાંઈ બસ બીજું કાંઈ નહીં. અને યોગ્યમાં તણાઈ ગયા અને વલ્લભભાઈ કીર્તનો ભણાવ્યા છે, એ કીર્તન સાવ એકદમ તાદૃશ યોગી આપવાને અણુ અણુ લાગુ પડે એવા કીર્તનો. વનમાળી દાસ એવા કીર્તનો, વનમાળી દાસ અને ઘનશ્યામ.

God Makata. અને એ રીતે કોઈ બધા એ કવિઓ અને અમે બધા કોરીસ્લેટ કોરીસ્લેટમાં છાપ બરાબર દોડાયેલો હોય એટલે આજે જોતા એવું લાગે કે તમે બધા બધા જે અભિજ્ઞા છો કે આ કળિયુગમાં તમારા બધાનો ત્યાગ બધું જોઈએ તન મન ધનથી હોમાયા છો અને બીજું બધું ઘણું બધું કર્યું છે કરી રહ્યા છો સમજ પડે કે ના પડે પણ યોગી પણ પ્રમુખ સાહેબ મહારાજની આજ્ઞાથી આપણે જોડાયેલા છીએ અને આપણે આ સત્પુરુષ મહારાજ સ્વામીમાં અને દ્રઢ આશરો કરવો બીજું કોઈ કાંઈ કરવા જેવું જ નથી બધું નમાલું છે અને આપણે અસલી માલ મળ્યો મહારાજ સ્વામી જબરદસ્ત પ્રાપ્તિ થઈ છે અને એ આપણા જેવા થયા અને આપણે ભેગા એકમેક થઈ ગયા કંઈ ખબર ના પડી ખેલ ખેલી ગયા અને આપણને સાચે રસ્તે ચણાવી દીધા અને ખરેખર એમ મહારાજ સ્વામી અત્યંત કૃપા કહેવાય અહીં તો આપણે ક્યાં બીજે આ ગણાઈ જાત પણ સ્વામી બાપા યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ આપણને ખેંચીને આ માર્ગે ચડાવી દીધા આપણે સહેજે ચાલીને સામે ચાલીને આવ્યા નથી ખેંચવા પડે બધું જ એમને કર્યું છે ટૂંકમાં બધું જ અને આપણને આ પરમપદ આપી દીધું છે આપણે કેટલાને ખબર નહીં હોય પરમપદ છું પણ તો આપી દીધું છે ઓલા ગ્રેજ્યુએટ થવાનો હોય ને અને હજી ચોથી ચોપડીઓ ભણતો હોય અને ગ્રેજ્યુએટની સર્ટિફિકેટ આપી દે એવું કર્યું છે આપણે કંઈ ખબર નથી પણ આપી દીધા છે બધા એટલે આપણે ધામમાં જ બેઠા છીએ દ્રઢ વિશ્વાસ રાખો અને

स्वामीनारायण भगवान ने कहू से जेमा अपने सुख मान्यू से महाराजे तो अतिशय निषेध कर्यो छे। एटले आ बधानो प्रॉब्लम सॉल्व क्यारे थाय, खरेखर सत्संग करे ने तारे थई जाय। स्वभाव टळे અને આ પદાર્થની જે ચાહના છે એ બધી મટી જાય, અને જે સમજણ આવે સમજણથી બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। સમજણે કરીને તમને ક્રોધ આવે તો આગળ એડવાન્સમાં ક્રોધ આવે એના પહેલાં એડવાન્સમાં તમે કંટ્રોલ કરી શકો, એટલે ગાડી લિમિટ ક્રોસ ના કરે। એટલે અને આ સમજણથી આ બધું ભલે હોય, પૈસા હોય નથી, પણ એમાં એ નિર્લેપ રહી શકે, ગરીબ કાંઈ નથી। જનક રાજા હતા, અંબરીશ રાજા હતા, એ તો રાજા હતા, 21 કલાક સેવા કરતા, ઠાકોરજીની સેવા 21 કલાક, આમ તો 24 કલાક, પણ ભગવાને કહ્યું કે 3 કલાક તારા માટે રાખ। એવી સમજણ આવે કે કોઈ પણ

સ્વામિનારાયણ સાહેબ પ્રશ્ન પૂછ્યો. મહારાજ, આપણે કે મહારાજ ગમે પ્રશ્ન થાય અને એમાં પણ આપણે જળતા રહે. મહારાજ કહ્યું કે એક ભગવાનનો આશ્રમ, ભગવાનનો આશ્રમ હોય, દ્રઢ આશ્રમ, એમાં કંઈ પોલ ના જોઈએ, તો મહારાજ આનંદ ઘણા રાજી થાય. એટલે આ બે વસ્તુ હોય, ભગવાનનો આશ્રમ અને સમજણ. પછી કોઈ કોઈ પ્રશ્ન ના થાય. ગમે તે સ્થિતિ, એવું કંઈ નથી કે ગરીબ હોય અમીર હોય, કોઈ વાત નથી. જ્યાં છો ત્યાં, જ્યાં છો ત્યાં જ બેલેન્સ રહે. એટલે એ સમજણ છે, એવું જ્ઞાન છે. એટલે આપણે આનંદ આનંદ કરીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ કેટલું બધું આપી ગયા છે, કેટલું બધું આપણે લેતા નથી, તકલીફ હોય છે. અને જેમને ગમતું નથી પણ આપવું પડે છે, પણ એ આપણે ચપાટા બંધ લઈ લઈએ. અને જે અમને આપવું છે એ આપણે લેતા નથી. એટલે મિયા ઠેર ના ઠેર આપણે, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. અને પ્રયત્ન એમને જ કરવાનું છે, બધું આપણે કાંઈ કરવાનું નથી. સ્વામી કે પંદર આની જ્ઞાન તો સ્વામી જ કરાવે છે. એ કાંઈ બાકી છે, એ આપણે કરવાનું છે. એ કાનીમાં તો બહુ ઘણું બધું, એ કાનીમાં બધી સમજણ, બધો આશરો એમાં આવી જાય. એટલે એ આપણે કરવાનું છે. અને સ્વામી બાપાએ તો ઘણું બધું આપ્યું છે. અને જે આપણે સાચો સમાગમ કરે ને, તેમને જે આપવું છે એ આપણને મળે. ઘણું બધું આપે છે. અમે સિડની હતા ઓસ્ટ્રેલિયા, તે એક બાળક દોડતો આવે એકદમ કે સ્વામી મને આશીર્વાદ આપો. તો મારા હાથમાં ચોકલેટ હતી. આશીર્વાદ જોઈએ કે ચોકલેટ? ચોકલેટ ઝપાટા લઈને ભાગી ગયો. ઊભો ના રહ્યો, જોવાય ના રહ્યો. એટલે આપણે આવું છે, બધું ચોકલેટ ના ગ્રાહકે. પણ ધીમે ધીમે સમજણ આવતી જશે. અને જે આ સુખમાં દ્રષ્ટિ પડશે ને, કોઈ એવી મજા આવશે ના પૂછો વાત. સદાનંદ સ્વામી.

એક વખત અમદાવાદ મંદિરમાં 20-25 દિવસનો લાભ આપી અને પછી વિદાય લઈ રહેલા સ્વામીશ્રીને વિદાય આપવા માટે હજારો સત્સંગીઓ મંદિરની અંદર આવેલા. સ્વામીશ્રી જ્યારે ઉપર મંદિરમાં ઠાકોરજીના અંતિમ દર્શન કરવા માટે પધાર્યા ત્યારે ત્યાં મંદિરના એક થાંભલા પાસે એક નાનકડો 7-8 વર્ષનો બાળક ઊભો ઊભો રડતો હતો. એટલે સંતોએ એને જઈને પૂછ્યું કે તું શા માટે રડે છે, તને કોઈ આવી રીતે વઢ્યું, તારી વસ્તુ ખોવાઈ ગઈ, કારણ શું તારું રડવાનું? ત્યારે બાળકે કહ્યું કે મારી કોઈ વસ્તુ પણ ખોવાઈ નથી, મને કોઈ વઢ્યું પણ નથી, પરંતુ આજે સ્વામી બાપા મંદિરમાંથી વિદાય

થાય છે એને કારણે મને રડવું આવી રહેલું છે. વિશ્વની અંદર અત્યારે તમે જુઓ તો મોટા માણસો ઘરમાંથી બહાર જાય ત્યારે બાળકો રાજી થતા હોય છે, પરંતુ સ્વામીશ્રી જેવા સંત એ પોતે વિદાય લે ત્યારે આ બાળક પોતે આંસુ સારી રહેલો. 7 વર્ષના બાળકને પણ 77 વર્ષના સ્વામીશ્રીની અંદર આવું આકર્ષણ થાય છે. 1984માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વેટિકન સિટીમાં પધારેલા અને પોપ જ્હોન પોલે એમને આમંત્રણ આપીને પોતાના ત્યાં પધરાવ્યા. સ્વામીશ્રીનું સત્કાર કરવા માટે તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે એ વખતે સ્વામીશ્રીની સાથે લગભગ 10-12 જેટલા યુવાન સંતો હતા. એ બધાને જોઈને પોપના મોઢાની અંદર તે શબ્દો નીકળી પડેલા કે ઓહ વેરી યંગ સેન્ટ્સ, કે બહુ યુવાન સંતો એ તમારી પાસે છે. આજે યુવાનો પોતે ધર્મગુરુઓને જોઈને દિશા બદલી નાખતા હોય છે, નાકનું ટેરવું ચડાવી દે, પણ એ યુવાનો આજે સ્વામીશ્રીની પાસે એ આવી અને ત્યાગાશ્રમની દીક્ષા પણ પોતે અંગીકાર કરે છે ત્યારે લોકોને આશ્ચર્ય થાય છે કે આ યુવાનોને પરમ પૂજ્ય સ્વામીશ્રી એ કેવી રીતે આકર્ષી શકતા હશે. વોશિંગ્ટન ટેલિવિઝન નામની એક ચેનલ એ પ્રદેશની અંદર છે, એના એક પત્રકાર રોનાલ્ડ ક્લાર્ક એકવાર પરમ પૂજ્ય સ્વામીશ્રીની સભામાં સ્વામીને મળવા આવેલા ત્યારે લગભગ 1000-12000 માણસોની સભા એ સ્વામીશ્રીની સમક્ષ ભરાઈને બેઠેલી. એ બધા એકીટ હશે પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કરી રહેલા ત્યારે એણે પોતે નોંધ્યું કે વિશ્વની અંદર આવું દ્રશ્ય હજી સુધી મેં જોયું નથી કે સભાની અંદર બેઠેલી હજારો આંખો એ એકીટ હશે એક જ પુરુષના એ દર્શન કરી રહી હોય. ત્યારે આબાલ વૃદ્ધ બાઈ ભાઈ સૌને પરમ પૂજ્ય સ્વામીશ્રીની અંદર એ આવું આકર્ષણ થતું હોય છે. સ્વામીશ્રી જ્યારે રાષ્ટ્રપતિ ભવનની અંદર જલસિંહને મળવા ગયા ત્યારે વિદાય સમયે રાષ્ટ્રપતિ પોતાના બધા જ પ્રોટોકોલ તોડીને છેક પગથિયા સુધી સ્વામીશ્રીને વળાવવા માટે આવેલા. એટલો બધો આદર એમને સ્વામીશ્રી પ્રત્યે થયો. તો બીજી બાજુ આપણે જોઈએ છીએ કે સ્વામીશ્રી જ્યારે ગયા વર્ષે પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં વિચર્યા ત્યારે આદિ આવેલા. તો રાષ્ટ્રપતિ હોય કે આદિવાસી, પણ દરેકને પરમ પૂજ્ય સ્વામીશ્રીના પ્રત્યે કઈક એવું અદમ્ય આકર્ષણ જન્મતું હોય છે. બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન વિથ ઇન હિઝ માઉથ એવો વૈભવશાળી પ્રિન્સ ચાર્લ્સ એ સ્વામિનારાયણ બકિંગહામ પેલેસની અંદર પધરાવવા માટે થનગનતો હોય છે, તો સામે એક આદિવાસી વિસ્તારની અંદર રહેતો ગરીબ હરિભક્ત એ પોતાની ઝૂંપડીની અંદર સ્વામીશ્રીને આવકારવા માટે પણ રાહ જોઈને ઉભો રહે છે. ત્યારે આપણને લાગે કે સ્વામીશ્રી અંદર એવું શું છે કે જે આવા વૈભવશાળીને પણ આકર્ષી શકે છે અને આવા ગરીબને પણ પોતાના પ્રત્યે આકર્ષી શકે છે. નાની પાલખીવાલા જેવા અસાધારણ બુદ્ધિ કક્ષા ધરાવતા માણસો એ પણ સ્વામીશ્રીને મળવા માટે દોડતા દોડતા આવતા હોય છે. તો અમદાવાદની ગૌશાળામાં કામ કરતા રાયચંદ ભરવાડ જેવા રબારીઓ એ પણ સ્વામીશ્રીને મળવા માટે કતારની અંદર ઉભા રહે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે એક બુદ્ધિશાળીથી લઈને સામાન્ય જેની બુદ્ધિ છે એવા દરેકને સ્વામીશ્રી એવું શું આપે છે કે જેનાથી લોકો દોડતા દોડતા એમની પાસે આવે છે. આ એક બહુ જ મોટો પ્રશ્ન એ દરેકને આવી રીતે થતો હોય છે જે સ્વામીશ્રીની પાસે આવે એને. કારણ કે સમાજની અંદર આપણે જોઈએ છીએ તો કેટલીક પ્રતિભાઓ એવી હોય કે જે માત્ર બુદ્ધિશાળીને જ આકર્ષી શકે, કેટલીક પ્રતિભાઓ એવી હોય કે જે માત્ર દલિત સમાજમાં જ લોકપ્રિય થતી હોય, કેટલાક આવી રીતે ધર્મગુરુઓ એવા હોય કે જે અમુક કાસ્ટના જ ગુરુ હોય. સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ તો ત્યાં માઇલે માઇલે બાપુઓની જગ્યાઓ આવે, પણ એ બાપુઓ અમુક કાસ્ટના જ ગુરુ હોય. કેટલાક ભરવાડના હોય, કેટલાક હરિજનોના હોય, કેટલાક વણકરોના હોય, દરેક વર્ગને એ લોકો આકર્ષી શકતા નથી. ત્યારે સ્વામીશ્રીના જીવનની અંદર આપણને દેખાય છે કે રાષ્ટ્રપતિ હોય કે રોડપતિ, પ્રધાન હોય કે પટ્ટાવાળો, દેશનો હોય કે વિદેશનો, ભણેલો હોય કે અભણ, ગરીબ હોય કે તવંગર, બાળક હોય કે યુવાન, વડીલ હોય કે વૃદ્ધ, બાઈ હોય કે ભાઈ, સર્વને એમના પ્રત્યે આવું એક આકર્ષણ થતું હોય છે. એમના પ્રત્યે એક આવો આદર જાગ્રત થાય છે. તો આનું કારણ શું? તો એલેક્ઝાન્ડર પોપે એક બહુ સુંદર વાત કરી છે કે ચાર્મ્સ સ્ટ્રાઇક ધ સાઇટ બટ મેરિટ્સ વિન ધ સોલ. માણસની અંદર જે આવડતો હોય છે એ સામેવાળાને આંજી શકે. એક્ટરો અને ક્રિકેટરોની કળા એ માણસોને આંજી શકે, પરંતુ જે સદગુણો હોય, જે મેરિટ્સ વિન ધ સોલ, જે સદગુણો હોય એ સામેવાળાના હૃદયને જીતી લેતા હોય છે. ગમે તેટલી એક્ટર સારી એક્ટિંગ કરે તો એની ઉપર આપણને આખું જીવન ઉવારી નાખવાનું મન ના થાય. 2 વાર તાળીઓ પાડીને વાહ વાહ કરીને વંશવાર બોલીએ એટલું જ, બાકી આખું જીવન એને સમર્પિત કરવાનું મન કોઈને થતું નથી. ક્રિકેટરો ગમે તેટલા ચગ્ગા ચોગ્ગા છગ્ગા મેદાનમાં ફટકારે, પણ એના ઉપર આખું ઉવારવાના કોડ એ કોઈને જાગતા હોતા નથી. પરંતુ જે સદગુણો હોય છે એ વ્યક્તિના હૃદયને જીતી લેતા હોય છે. તો સ્વામીશ્રીનું જીવન એવું સદગુણી છે, પરંતુ એ સદગુણોમાં પણ સૌથી વિશેષ વાત કરી છે અંગ્રેજીમાં

એવરી હાર્ટ રિસ્પોન્ડ ટુ ટેન્ડર લવ, કે જે એક શુદ્ધ હેત, એક નિસ્વાર્થ પ્રેમ, એને પ્રત્યેક હૃદય હંમેશા પ્રતિસાદ આપતું હોય છે. જે શુદ્ધ પ્રેમ હોય એને વયની મર્યાદાઓ નડતી નથી હોતી. જે શુદ્ધ પ્રેમ હોય, જે નિસ્વાર્થ પ્રેમ હોય, એને વિત્ત એટલે કે પૈસાની મર્યાદાઓ પણ નડતી હોતી નથી. શુદ્ધ પ્રેમ એ ભાષાની મર્યાદાઓથી પણ પર હોય છે, એ પોતે કોઈ પણ મર્યાદાની અંદર બંધાતો નથી. તો સ્વામીશ્રીની પાસે એવું એક નિસ્વાર્થ હેત છે, એ પોતે જેમની પાસે આવે છે અને આવો નિસ્વાર્થ પ્રેમ આપે છે, એને કારણે દરેકને એમના પ્રત્યે આવું આકર્ષણ થતું હોય છે. આમ જોવા જઈએ તો પ્રેમ તો દુનિયાની અંદર બધી જગ્યાએ લોકોને કંઈક ને કંઈક પ્રાપ્ત થતો જ હોય છે. કોલેજની લોબીઓમાં, ગાર્ડનોની અંદર, અથવા તો બધી જગ્યાએ અત્યારે તો બોલબાલા એની છે. પરંતુ સ્વામીશ્રીનો જે પ્રેમ છે, સ્વામીશ્રીનું જે હેત છે, એ આ લૌકિક હેત નથી. એ કોઈ આ દુનિયાવી બધા ભાવોથી ખરડાયા વગરનું એમનું શુદ્ધ અને નિસ્વાર્થ એ હેત છે. એમના હેતની વિશેષતા શું છે? તો ભેદભાવ વગરનો પ્રેમ એ સર્વને આપી શકે છે. માણસ તમે જુઓ તો હંમેશા પોતે ગણિત અને ગણતરીથી જીવતો હોય છે. પોતાના જીવનની અંદર હાંસિયા પાડીને જીવે છે કે આટલા આપડા ને આટલા પરાયા, આટલા વહાલા, આટલા દવલા. પરંતુ જે સંત છે એના જીવનની અંદર કોઈ ભેદભાવ હોતા નથી. એ પોતે દરેકને એક સરખી રીતે આ ચાહી શકે છે. સંસ્કૃતમાં લખ્યું છે ને કે અયમ નિજઃ પરો પરો વેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ, કે આ આપણા અને આ પારકા એવી જે ગણતરીઓ એ તો લઘુ ચેતસ એટલે કે સંકુચિત મનવાળાની હોય છે. જ્યારે સ્વામીશ્રી જેવા સંત એ તો ઉદાર ચરિત, એમના જીવનની અંદર આવા કોઈ ભેદભાવ નથી. એમના જીવનની અંદર એટલે આપણે કેટલાય પ્રસંગ એવા જોઈએ છીએ કે એમને કોઈ પણ પ્રકારની ભેદભાવની સીમા આની અંદર નડી શકતી નથી. પ્રભુદાસ પટવારી કરીને બીમાર પડેલા અને અંત અવસ્થા હતી ત્યારે એમને મળવા માટે દોડી ગયેલા અને સ્વામીશ્રીના હાથમાં એમનો હાથ હતો અને એમણે પોતે પોતાના પ્રાણ છોડી દીધેલા. તો આવા એક મોટા ગવર્નરને અંત સમયે સહાય કરવા પોતે દોડી જાય છે, તેની સામે આપણે જોઈએ તો સાંકરી ગામની અંદર આપણે ખરી ભક્ત હતા, સોમાભાઈ એમનો નોકર હતો લલ્લુ. હવે સાવ સામાન્ય કક્ષાનો માણસ, પરંતુ એ પણ જયારે બીમાર પડ્યો અને સ્વામીનું વિચરણ એ બાજુ હતું તો સ્વામી ખાસ સમય કાઢીને એની પાસે પણ ગયેલા. તો એ ગવર્નર હોય કે આ નોકર હોય, પણ દરેકને એક સરખી રીતે ચાહી શકે છે. આજે માતા પિતા પણ પોતે તમે જુઓ ને તો પોતાના સંતાનોને એક સરખો પ્રેમ આપી શકતા નથી. ઘણીવાર નાના દીકરાઓ વધારે એ વાલા લાગતા હોય છે, પોતાનું જ લોહી હોય છતાં પણ આવા ભેદભાવ પડી જાય. જયારે સંતના હૃદયની અંદર એ કોઈ ભેદભાવ હોતા નથી. એ જેટલી આત્મીયતાથી નાનાને મળે છે એટલી જ આત્મીયતાથી મોટાને પણ મળી શકે છે. જેમ સૂર્યની કોઈ રાષ્ટ્રીયતા નથી, સૂર્ય ભારતીય પણ નથી, અમેરિકન પણ નથી અને પાકિસ્તાની પણ નથી, એ બધાને પોતાનો પ્રકાશ આપે છે. પાણીનો કોઈ રંગ નથી હોતો, એ કાળું નથી, ધોળું નથી, બ્રાઉન પણ નથી, યલો પણ નથી, એ દરેક રંગવાળાને એક સરખી રીતે તૃપ્તિ પમાડે છે. પવન છે મેકમોહન રેખાથી પર હોય છે અને કોઈ મેકમોહન રેખાઓ નડી શકતી નથી. જેટલી શીતળતા એ આવી રીતે રેખાની આ બાજુ ભારતને આપે, એટલી શીતળતા એ પેલી બાજુ ચીનને પણ આપે. એમ જે સાચા સંત છે પ્રમુખ સ્વામી એવા, એને કોઈ આવા ભેદભાવ હોતા નથી. એ કોઈ એક સંપ્રદાયના નથી હોતા, એ જે એમની પાસે આવે એને હંમેશા પોતે આ પોતાનો પ્રેમ આપતા હોય છે. તો આ એમના હેતની એક બહુ મોટી વિશેષતા. બીજું કે સ્વામીશ્રીનું હેત છે એ કેવું છે? તો પોતાના સુખ દુઃખની અંદર પણ એ અતૂટ રહે છે. માણસની પ્રકૃતિ કેવી છે કે પોતાના સુખ અને દુઃખની અંદર કોઈ દિવસ એને બીજાના વિચાર આવતા નથી. સુખ અને દુઃખ એવી વસ્તુ છે જે માણસને હંમેશા સ્વકેન્દ્રી બનાવે. આપણે બીમાર હોઈએ તો આપણને કોઈ દિવસ બીજાનો વિચાર ના આવે કે પેલો પણ બીમાર છે, એને ખાવાનું મળ્યું હશે કે નહીં મળ્યું હોય. એ વખતે માણસને હંમેશા પોતાના જ વિચાર આવતા હોય છે. જયારે સુખ આવે ત્યારે સુખની અંદર પણ એને હંમેશા પોતાના જ વિચાર આવે. જયારે સ્વામીના જીવનની અંદર આપણે જોઈએ છીએ તો પોતે સુખી હોય કે દુઃખી હોય, હંમેશા એમને બીજાના જ વિચાર આવે છે. જયારે 1983 એમને હાર્ટ એટેક આવ્યો, એ સમયની અંદર સ્વામીશ્રીને સુંદલપુરા ગામથી વડોદરા લઈ જવાના હતા, કારણ કે સુંદલપુરાની અંદર એમને એટેક આવ્યો. ત્યાંથી વડોદરાની અંદર હોસ્પિટલની અંદર એમને સારવાર માટે લઈ જવાના હતા. તો અચાનક અહીંયા ઓડ ગામ છે, ત્યાં આગળ સ્વામીએ ગાડી અટકાવી, ત્યાં ચોકડી છે, ત્યાં સ્વામીએ ગાડી અટકાવી એટલે બધાને થયું કે શું થયું, અચાનક ગાડી અટકી. આવી પરિસ્થિતિમાં બધાના હૃદય ઊંચા થઈ ગયા. એ વખતે સ્વામીએ બધાને પાસે બોલાવીને કહ્યું કે આપણે આણંદની અંદર ડાયાભાઈ ગજ્જરને ત્યાં પારાયણ કરેલી આયોજન કરેલું, પણ હું તો એમાં હવે જઈ શકું એમ નથી, તો આપણા વતી કોઈક બીજા સંતને ત્યાં આગળ મોકલવાની વ્યવસ્થા કરજો. તો આટલી એક ભલામણ કરવા માટે સ્વામીએ ગાડી
ઉભી રખાવી. હવે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીમાં પણ એમને આ બીજા હરિભક્તોનો વિચાર છે. તો આ એમના હેતની વિશેષતા છે. પોતાને દુઃખ હોય તો પણ ક્યારેય એ પોતાના આશ્રિતોના વિચારને મૂકતા નથી. સ્વામી જયારે હાર્ટ એટેક આવે ત્યારે આરામ કરતા હતા. એક મહંત સ્વામી એમના દર્શન કરવા માટે, ખબર કાઢવા માટે આવ્યા. તો એ જયારે નીકળતા હતા ત્યારે એમના સેવકને સ્વામીએ કહ્યું કે મહંત સ્વામીને પોતે મગ અનુકૂળ આવે છે જમવામાં, તો મગની વ્યવસ્થા થઈ છે કે નહીં. ત્યારે મહંત સ્વામીને થયું કે આમાં કોણ કોની ખબર કાઢવા આવ્યું, કે મારે એમના ખબર અંતર પૂછવા જોઈએ. ત્યારે એ મારી આ ખબર રાખી રહેલા છે. તો આ પ્રકારની આ સ્વામીની સ્થિતિ છે. ક્યારે પોતાની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ એ બીજાને ભૂલતા નથી. ભર્તૃવરીય નીતિ શતકમાં લખ્યું છે કે એતે સત્પુરુષાહ પરાર્થ ઘટકાહ સ્વાર્થમ નિઘ્નંતીએ, કે સત્પુરુષ જે હોય છે એ પોતાના સ્વાર્થને પણ મૂકીને એ હંમેશા બીજાનો જ વિચાર કરતા હોય છે. તો સ્વામીની આ પ્રકૃતિનો અનુભવ દરેકને થાય છે, એટલે દરેક એમની પાસે દોડતા દોડતા આવે છે. સ્વામીશ્રીના હેતની ત્રીજી વિશેષતા શું છે, કે હેત સતત વધતું છે. આજે પ્રેમ વસ્તુ એવી છે કે ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ટાઈમ, જેમ જેમ સમય પસાર થતો જાય એમ એ ઘટતું જાય. સંતો ઘણી વાર વાત કરે છે ને કે જયારે કોઈ કામ છોકરા છોકરીને પ્રેમ થાય ત્યારે છોકરી શું વાત કરે કે તમે તો બહુ હસમુખા છો, અને છોકરો શું વાત કરે કે તમે તો ચંદ્રમુખી જેવા છો, તમારું મુખ તો આમ ચંદ્ર જેવું છે. પછી લગ્ન થાય પછી જેમ જેમ સમય પસાર થતો જાય એમ પેલી છોકરી છે ચંદ્રમુખીમાંથી સૂર્યમુખી જેવી થાય, અને સૂર્યમુખીમાંથી અંતે જવાળામુખી જેવી થઈને ઉભી રહે. અને છોકરી માટે છોકરો પણ હસમુખો હોય એ છેવટે કાળમુખો થઈને ઉભો રહેતો હોય છે. તો સમય આવી જેમ જેમ જાય ને એમ આ બધું હેત છે ધીમે ધીમે ઘટતું જાય. જેવું હેત 20 વર્ષે એવું 25 વર્ષે ન રહે, 25 એવું 35 ન રહે. તો આ પ્રકારની પરિસ્થિતિ વિશ્વની અંદર છે, ત્યારે સ્વામીના જીવનની અંદર આપણને એ જોવા મળતું નથી. એમનું હેત એકદમ સતત વધતું છે, સમયના પરિમાણ સાથે ક્યારે ઘટતું નથી. આપણને ક્યારે ખબર પડે કે જયારે એ આપણી સૂક્ષ્મ સંભાળ લેતા હોય છે ને ત્યારે આપણને ખબર પડે કે સતત વધતા હેત વગર આવો વિચાર આવે નહીં. ઉકાઈની અંદર આપણું છાતરા લઈ છે, ત્યાં આગળ એકવાર સ્વામી શ્રી પધારેલા, બધી રૂમોમાં સ્વામી પધરામણી કરતા હતા. પછી પેલા બાળકોના બેડ ઉપર બધા ધાબળા હતા ઉઠવા માટેના, તો સ્વામીએ ધાબળા ઉપર હાથ ફેર્યો તો હાથ જરા બરછટ લાગ્યા. કે સ્વામીએ કહ્યું કે આ નાના નાના બાળકોને આ ધાબળા તમે ઉઢાડો, તો એ લોકોને છોલાતું નહીં હોય, આવા બરછટ ધાબળા ગરમ ધાબળા શું કરો એમને આપવા, માટે સારા ધાબળા એમના માટે લઈ આવજો. જો સતત વધતું હેત ના હોય ને તો આદિવાસી બાળકો માટે આવો વિચાર ક્યારે અંતરની અંદર ઉગી શકે નહીં. તો આ પ્રકારની સ્વામીની એ સ્થિતિ છે. એકવાર સારંગપુરની અંદર રથયાત્રાનો કઈ એવો કઈ ઉત્સવ હતો અને એમાં બધાને પ્રસાદ આપવાનું વિચારેલું શીરાનો. પછી સ્વામીને વાત કરી સંતોએ કે આ રીતે શીરાનો પ્રસાદ છે અને બધાને કોથળીની અંદર આપી દઈશું એટલે કોઈના હાથ બગડે નહીં. ત્યારે સ્વામીએ તરત વાત કરી, સ્વામી કહ્યું કે શીરો છે કોથળીમાંથી ખાતા કેમ ન ફાવે બધાને, એ તો પડિયાની અંદર આપવાનો હોય, કોથળીમાં હાથ કેમ નો જાય અને શીરો કેમ નો પછી બહાર આવીને માણસ મોંમાં મૂકી શકે. તો આજે સૂક્ષ્મ વિચાર આપણા એમને આવે છે એ બતાવે છે એમનું હેત એ ક્યારે ઘટતું નથી. સારંગપુરની અંદર હમણાં જ 1 વર્ષ પહેલા હીરા ભરવાડ કરીને એક હરિભક્ત ધામમાં પધાર્યા. શાસ્ત્રીજી મહારાજના સમયથી એ પોતે આપણા મંદિરમાં સેવા કરતા ગૌશાળાની અંદર. અંતિમ અવસ્થાની અંદર એમનાથી સેવા થઈ શકતી નહોતી એટલે એમણે સ્વામીને વિનંતી કરી, સ્વામી હવે તો હું સેવા કરી શકતો નથી, માટે હું મારા ઘેર જઈને રહું, મંદિરની અંદર દર્શન કરવા માટે આવી. ત્યારે સ્વામીએ કહ્યું કે ના, તમે આખી જિંદગી મંદિરમાં સેવા કરી છે તો અમે તમારું પાલન કરીશું, ભલે તમારી સેવા ન થાય અહીંયા સત્સંગનો લાભ લેજો. સ્વામી એમને છેક સુધી સાચવ્યા અને પછી જયારે ધામમાં પધાર્યા એમની આખી અંત્યેષ્ટિ વિધિ એ સ્વામીશ્રી સંતોની પાસે કરાવી. એમના અસ્થિ પધરાવવા માટે ગોંડણ અને ગઢડા એ પણ સંતોને મોકલ્યા. આખી એમની જે જ્ઞાતિ હતી એની અંદર પણ સ્વામીએ પોતે એમનું કારજ કરીને બધાને જમાડ્યા. તો શાસ્ત્રીજી મારના સમયથી સ્વામી એમને ઓળખતા હતા. 50 વર્ષનો સમય પસાર થયો તો પણ ક્યારેય સ્વામીના હેતની અંદર ઓટ આવી નહોતી. તો એમનું હેત એ સતત વધતું જાય છે, ક્યારે કોઈ ના માટે ઓછું થતું નથી. એમના હેતની ચોથી વિશેષતા એ છે, લોંગ ફેલો જે વાત કરી છે, કે ટ્રુ લવ ઇઝ એન્ડલેસ ફર્ગીવનેસ, જે સાચો પ્રેમ એ છે કે જે તમને અનંત વર્ષો સુધી માફી આપ્યા કરે. જેને આપણા માટે સાચી લાગણી હોય ને એ છે એ હંમેશા આપણી બધી જ ભૂલોને ભૂલી જતા હોય છે. તો સ્વામીના જીવનની અંદર એ પણ આપણને વારંવાર અનુભવાય કે આપણી બધી જ ભૂલોને હંમેશા ભૂલી જાય છે, કોઈ ભૂલને પોતે યાદ રાખતા નથી. વિદ્યાનગર છાત્રાલયમાં એકવાર સ્વામી પધારેલા અને બધા યુવકોને એવો ઉમંગ કે આપણે સ્વામીને હિંડોળાની અંદર પધરાવીએ, એટલે જે જૂનું મંદિર છે અત્યારે ત્યાં આગળ હોલમાં એક હિંડોળો બાંધવામાં આવેલો, એની ઉપર સ્વામીશ્રીને બેસવા માટે બધું આસન તૈયાર કર્યું. બધા યુવકોએ ચેક પણ કરી દીધેલું કે હિંડોળામાં છૂટી જાય તો નથી ને, પરંતુ કાંઈ એવી રીતે બન્યું નહોતું.
એટલે પછી સ્વામી આવે એટલે એમને એમની ઉપર બેસવાની વિનંતી કરી અને બન્યું એવું કે સ્વામી જેવા બેઠા અને તરત જ ઉપરથી કડું છૂટી ગયું અને આમ હિંડોળો આખો એક બાજુ થઈ ગયો. સ્વામી શ્રી પણ પોતે આમ સહેજ ગબડી પડ્યા અને બધા યુવકોને એમ થયું કે હવે શું થશે, કે આવી રીતે સ્વામી આપણને ઠપકો આપશે કે શું કરશે. પણ સ્વામીએ કોઈ શબ્દ એ ઠપકાને ઉચ્ચાર્યો નહીં, એવું પણ કહ્યું નહીં કે આ પહેલાથી ધ્યાન રાખવું જોઈએ, ફરીવાર આવી રીતે કરો ત્યારે બરાબર ચેક કરો, કોઈ આવી રીતે સ્વામીએ એવા વચનો કહ્યા નહીં. ત્યારે બધા યુવકોને પણ આશ્ચર્ય થયું કે આ કેવા એક વિરલ ધર્મગુરુ છે, બાકી આવી પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો બીજા તો આમ સહેજે ઝાટકણી કાઢી નાખે, પણ સ્વામી બધી જ ભૂલને ભૂલી ગયા. અત્યારે આપણે જોઈએ છીએ તો સ્વામી અહીંયા આવે ત્યારે આપણે બધા નિયમો ગ્રહણ કરતા હોઈએ છીએ જુદી જુદી પ્રકારના. હવે સ્વામી ગયા હોય પછી એની અંદર ઘણી બધી ચૂક પણ આપણાથી થઈ જાય, ઘણી બધી ભૂલો થઈ જાય, નિયમોનો ભંગ થઈ જાય. સ્વામી બધું જ જાણે છે, છતાં પણ એમને જયારે આપણે મળીએ ત્યારે આપણને કોઈ સંકોચ થતો નથી કે મેં આવી ભૂલ કરી છે, એમની પાસે નિયમ લીધો અને પછી પાળ્યો નથી તે મને શું કહેશે. આપણને કોઈ એવો સંકોચ થતો નથી, કારણ કે આપણી બધી જ ભૂલોને પોતે ભૂલે છે, એમને આપણા પ્રત્યે એવું સાચું હેત છે. તો આ ટ્રુ લવ ઇઝ એન્ડલેસ ફોરગીવનેસ, અનંત વર્ષો સુધી એ પોતાની સાથે જે જોડાયેલા હોય છે એને માફી આપ્યા કરે. માતા એ બાળક ગમે તેટલી ભૂલ કરે તો પણ આવી રીતે એને ક્યારેય વઢતી નથી, પરંતુ સ્વામી શ્રી તો એવી વિશ્વજનની છે. માતા તો ક્યારેક ગુસ્સે પણ થાય પણ છોકરાને કહીએ કે મર એક બાજુ કે ભાન પડતું નથી, પણ સ્વામી હજી સુધી કોઈને આ પ્રકારના વચનો કહ્યા નથી. તો આ એમનું સાચું હેત છે કે અનંત માફી એ આપણને આપ્યા કરે. રવિન્દ્રનાથ ટાગોરે આર ટુ ધોઝ હુ ન્યુ મી ઇમ્પરફેક્ટ યટ લવડ મી, એવા માણસોને મારી છેલ્લી સલામો છે જે જાણે છે કે હું અપૂર્ણ છું છતાં પણ મને સતત એ પોતે પ્રેમ આપ્યા કરે છે. આવી સલામો વિશ્વની અંદર આજે પ્રમુખ સ્વામી મહારાજને જ આપી શકાય એવું છે કે જે આપણી બધી જ ભૂલો જાણે છે છતાં પણ આપણને પોતે હેત કર્યા કરે છે. સ્વામીનું હેત આપણને આ છાત્રીમાં રહીએ છીએ તો અનુભવાય છે. હેત શેમાં સમાયેલું છે તો એરિક ફ્રોમે લખ્યું છે કે કેર, કન્સિડરેશન અને રિસ્પેક્ટ, આ ત્રણ વસ્તુની અંદર એ પ્રેમ સમાયો હોય છે. તો સ્વામી આપણી કેટલી સંભાળ અહીંયા રાખે છે. આવી સગવડતાઓ એટલે કે આપણી ગણતરી કે આ વિદ્યાર્થીઓ પોતે અહીંયા અભ્યાસ કરે છે તેમને કેવી કેવી વસ્તુઓ જોઈએ, કેવી સુવિધાઓ જોઈએ, કેવું જમવાનું જોઈએ, કેવી પ્રકારની રહેવાની વ્યવસ્થા, જે બધાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર એ સ્વામી શ્રી પોતે હંમેશા કરતા હોય છે. જે મેનેજમેન્ટમાં સંતો હોય એને જ્યારે પોતે સલાહ આપતા હોય ત્યારે એમને એ ખ્યાલ આવે, તમે બધા રહો છો તમને ઓછો ખ્યાલ આવે, પરંતુ જે સંતો આની સાથે સંકળાવે એને ખ્યાલ આવે કે એક એક વિદ્યાર્થીનો એમને કેટલો વિચાર હોય છે. તો આ સ્વામીનું હેત છે કે આપણી અપૂર્ણતાઓને જાણવા છતાં પણ એ હંમેશા આપણને જાળવી લેતા હોય છે. બીજી વાત અંગ્રેજીમાં લખી છે કે ટ્રુ ફ્રેન્ડ એ કોને કહેવાય, તે ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇન ડીડ, કે જે આપણને વિપત્તિમાં સહાય કરે એ સાચો મિત્ર, એ સાચું હેત કહેવાય. સર્ટન કોલિન્સે લખ્યું છે કે સંપત્તિમાં મિત્રો આપણને જાણે છે અને વિપત્તિમાં આપણે એમને જાણીએ છીએ. સંપત્તિમાં મિત્રો આપણને જાણે કે બધા આપણી પાસે આવે, કારણ કે એને ખાવા મળે, પીવા મળે, હરવા મળે, ફરવા મળે, પણ જયારે વિપત્તિ આવે ત્યારે આપણને ખબર પડે કે કોનું હેત આપણા પ્રત્યે કેટલું હતું, કારણ કે બધા જ આપણને પછી હાથ તાળી આપીને હોય. તો સ્વામીના જીવનની અંદર એવું આપણને જોવા મળતું નથી. એ ગમે તેમની પાસે આવે અને વિપત્તિને દિશા મથતા હોય છે. અહીંયા પુરુષોત્તમપુરા ગામ છે બાજુમાં, ત્યાં તુલસીભાઈ કરીને આપણા હરિભક્ત રહે છે. એ તુલસીભાઈને એક વખત મોતિયો ઉતરાવેલો અને સ્વામીશ્રીને મળવા માટે પોતે આવેલા. સ્વામી એમને ખબર અંતર પૂછ્યા પછી પૂછ્યું કે બધું બરાબર દેખાય છે ને, આપી દીધા કે લ્યો આ ચશ્મા તમે પહેરજો, અમે બીજા કરાવી લઈશું. હવે તુલસીભાઈને રોજના 50 પત્રો વાંચીને એના જવાબ આપવાના નહોતા. સ્વામીશ્રીને તો રોજ આટલું બધું કામ રહેતું હોય છે, છતાં પણ પોતાની તકલીફનો અમને વિચાર કર્યો નહીં, પણ સામેવાળા હરિભક્તની વિપત્તિ જાણી તો તરત એની અંદર પોતે સહાયભૂત થઈ ગયા. સૌરાષ્ટ્રની અંદર નાની વાવડી નામનું એક ગામ છે, ત્યાંથી કેટલાક હરિભક્તો યાત્રા કરવા નીકળેલા અને લગભગ ઉત્તર ભારતની અંદર પહોંચેલા. હવે બન્યું એવું કે એમની સાથેના જે બધા બસના કોન્ટ્રાક્ટરો હતા એમણે શરત બધી કરેલી કે જમવાનું બધું અમે આપીશું, પણ પછી ફરી ગયા એટલે હરિભક્તને જમવાની તકલીફ પડવા માંડી, જે કે બે ચાર દિવસ બધા ઢેબરા બેબરા હતું બધું ચાલે, હરિભક્તોને તમે આપી દો. હવે એ સમયની અવસ્થા થઈ શકે, પરંતુ પોતાની બધી જ આ વાનગીઓ નાસ્તો બધું જ એ સ્વામીએ બધા હરિભક્તોને આપી દીધું. તો આ સ્વામીનું હેત છે કે એ પોતે વિપત્તિની અંદર પણ એમની સાથેના જે હોય એને ક્યારે ભૂલતા નથી. પોતાની વિપત્તિનો એમને વિચાર નથી હોતો, પણ સામેવાળાની મુશ્કેલીનો પોતે હંમેશા વિચાર કરતા હોય છે. એમના હેતની એક આગળ પડતી વિશેષતા એ પણ છે કે લાઉસે જે વાત, ધ લાઈફ વિધાઉટ પજેશન, એ પોતે એમના હેત દ્વારા આપણને જીવાડતા હોય છે પણ ક્યારેય આપણી ઉપર અધિકાર જમાવતા નથી. હમણાં જ કીર્તનમાં આપણે સાંભળ્યું ને
કે એમના હિતને કારણે કેટલાયના જીવનની અંદર હરિયાળી ફેલાતી હોય છે, કેટલાયના જીવનો સુખી બનતા હોય છે,

અંદર આપણે એક યુવક રહેતા હતા, એની જે આખી આ ભવિષ્યનું આવી રીતે અભ્યાસની અંદર પોતે ઉજ્જવળ બન્યો, એનું કારણ આ સ્વામીનું હેત છે. સ્વામી એને સાચવી લીધો, તો આટલું બધું સ્વામી એના માટે કર્યું, છતાં પણ ક્યારે હજી સુધી સ્વામી એવું કહ્યું નથી કે જો હું ન હોત તો આવી રીતે તમે અભ્યાસ કરી શક્યા ન હોત. બાકી માણસની પ્રકૃતિ એવી છે કે કોકના માટે કંઈક ઉપકાર કરે ને તરત એની ઉપર અધિકાર જમાવવા જોઈએ, તરત એને યાદ કરાવ્યા કરે. મુલ્લા નસરુદ્દીન એક વાત આવે છે ને, એકવાર મુલ્લાજી પોતે જતા હતા અને રસ્તાની અંદર કંઈક એવું તળાવ જેવું આવ્યું, એનો પગ લપસ્યો ને તળાવની અંદર આમ પડી જવા જેવા થઈ ગયા. આમ થોડાક અડધા જતા પણ રહ્યા, પણ એવામાં એક મુસાફર ત્યાંથી પસાર થતો હતો, એને હાથ પકડી લીધો બાર હાથ. પછી તો જતા રહે, બધા બે છૂટા પડે કે પણ રહેતા હતા એક જ ગામમાં, એટલે વારે વારે પેલા શેરીમાં ભેગા થયા કરે. અને જયારે જયારે પેલા મુલ્લાજીને મળે ત્યારે પેલો યાદ કરાવે કે મુલ્લાજી અગર મેં ઉસ દિન ન હોતા તો આપકા ક્યાં હોતા. મુલ્લાજી કે તમે ન હોતા હું ડૂબી જાત, બહુ સારું તમે મને બચાવ્યા. પાછો બે દાડે મળ્યો અને વળી પાછું યાદ કરાવ્યું કે મુલ્લાજી અગર મેં ઉસ દિન ન હોતા તો આપકા ક્યાં હોતા. આવું અઠવાડિયા સુધી ચાલ્યું. પછી એક વાર તો જયારે આઠમા દિવસે મળ્યા ત્યારે મુલ્લાજી હજી પેલો વાત કરે કે અગર ઉસ દિન ન હોતા પી શકાય એવું હતું નહીં. એટલે અંદર ઉભા ઉભા મુલ્લાજીએ પેલા માણસને વાત કરી કે અગર ઉસ દિન જો આપ નહીં હોતા તો ઇતના ડૂબને વાલા હતા લેકિન મરને વાલા નહીં, તો બોલવાનું બંધ કર કે હું ના હોત તો શું થાત, હું ના હોત તો શું થાત. તો માણસ કંઈક લોકો માટે કરે છે પણ તરત એની ઉપર અધિકાર જમાય, તરત એમ રિમાઇન્ડ કરાવે કરે કે હું જો ના હોત ને તો સાયકલ ઉપરથી બે આડીને તને કોલેજથી અહીંયા કોણ લાવત પેલા દિવસે. સ્કૂટર કરે છે, છતાં પણ ક્યારે કોઈને આપણે એવું કહ્યું નથી કે જો હું ના હોત તો ધંધાની અંદર ખોટ આવી હોત મારા માર્ગદર્શન વગર. તમે જો આવી રીતે મારી સલાહ ના લીધી હોત તો તમે આ કારકિર્દીમાં આગળ વધી શક્યા ના હોત. કશું જ એમણે હજી સુધી કહ્યું કોઈને પણ નથી. એમનું હેત કેવું છે? હવા જેવું છે. હવાના આધારે આપણે જીવીએ છીએ, છતાં પણ હવાનો ભાર કોઈ દિવસ આપણને લાગતો નથી. હવા આપણો આધાર છે, પરંતુ છતાં પણ હવા ક્યારે આપણને ભાર લાગવા દેતી નથી. એમ સ્વામીશ્રીનું હેત આજે અનેકનો આધાર બન્યું છે, છતાં પણ એ હેત ક્યારે પોતાના ભારને જે બીજાને દાટી દેતું નથી. તો આવું એમનું એક વિલક્ષણ એ હેત છે વિશ્વની અંદર, એ ભાગ્ય જ આપણને બીજાની પાસેથી એ પ્રાપ્ત થઈ શકે. માતાની મમતા, પિતાની હૂંફ, મિત્રનું માર્ગદર્શન અને આ ગુરુની આ જે હૂંફ છે એમની પાસેથી આ લોકોને પ્રાપ્ત થતી હોય છે. તો સ્વામીશ્રીએ

કન્વિક્શન દેટ વી આર લવ. કોક આપણને આવું શુદ્ધ હેત આપે છે એ જીવનનો પરમ અને ચરમ આનંદ છે. એ આનંદ મેળવવા માટે આપણે બધા સદભાગી બન્યા છીએ. સ્વામીશ્રીની હેતલ વર્ષા તો આજે નવખંડ ધરા ઉપર બધા ઉપર વરસી રહેલી છે, એને ઝીલવા માટે આપણે પાત્ર બની શકીએ એ પ્રકારનું બળ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.

0: الو الو الو
1: આવી અક્ષરધામથી અવનિમા

સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય.

આજેથી 3 દિવસ માટે આપણે ભગવાન સ્વામિનારાયણ સાથે જેમનું નામ જોડાયેલું છે એવા શ્રીજી મહારાજના માળાના મણકાસમાં દાદા ખાચરનું આખ્યાન સાંભળવાના છીએ. યોગાનુયોગ આજે પોષ વદ પાંચમ અહીંયા તો આપણે કહેવાય, પણ ભારતમાં તો અત્યારે છઠનો સૂર્ય ઉગી ગયો હશે અને દાદા ખાચરનો જન્મ પોષ વદ છઠના દિવસ એટલે એનો જન્મ દિવસ છે. એ નિમિત્તે જ આપણે આ 3 દિવસ એમના ગુણગાન ગાવાને છીએ. સાથે શ્રીજી મહારાજનું નામ એના પ્રત્યેક પ્રસંગોમાં, ક્રિયામાં, ભાવમાં આવશે જ. એટલે શ્રીજી મહારાજની ગઢપુરની લીલા, એના પણ આપણને સુખદ દર્શન થશે અને આપણને એક મહારાજની સાથે જોડાયેલા ઉત્તમ ભક્તના જીવનમાંથી સંસારમાં રહીને પણ સંસારથી વિરક્ત કેવી રીતે રહેવાય એવું જીવન જીવવાની પ્રેરણા મળશે. તો આપણે સાંભળીએ દાદા ખાચરને. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના અવતારો માટે એવું કહેવાયું છે કે ભગવાન વિષ્ણુ જ્યારે વૈકુંઠ લોકની અંદર આરામ કરી રહ્યા હતા ત્યારે જય વિજય બે પાર્ષદો ભગવાનની સેવામાં છે. એ સમયે 4 સનકાદિક કુમારો ત્યાં દર્શન કરવા માટે આવે છે. જય વિજય એને રોકે છે કે ભાઈ ભગવાન અત્યારે આરામમાં છે. આ નાના સનકાદિક બટુઓ કહે છે કે અમારે દર્શન જ કરવા છે, અમને દર્શન કરવા દો. અને જય વિજય પાર્ષદો જરા અવિવેકી થાય છે અને બંનેને બોલા ચાલી થાય છે, એની અંદર એકબીજાને શાપ થાય છે. અને સનત કુમારો જય વિજયને શાપ આપે છે કે તમે ભગવાનને દ્વારે રહેવાને યોગ્ય નથી, માટે તમે મૃત્યુલોકમાં જન્મ ધારણ કરો. કોલાહલ સાંભળીને ભગવાન ત્યાં આવી જાય છે. બે રીતે કહેવાય, એક તો સંતના દર્શન, સંતોને દર્શન આપવા માટે, બીજું કે જ્યાં પણ આવું થતું હોય ત્યાં ભગવાનને એ ગમતું નથી, એ ઝઘડો શાંત કરવા ભગવાન ત્યાં આવે છે. પરિસ્થિતિ પામી અને ભગવાન કહે છે કે મારા સંતને તમે દુખાવ્યા એટલે એમને જે તને શાપ આપ્યો છે એ તો હવે એનું નિમિત્ત તમારે બનવું જ પડશે. જય વિજય પાર્ષદો ભગવાનની સામે જોયે છે. આમ તો સંતોએ એવો શાપ આપ્યો છે કે 7 જન્મ સુધી તમને ભગવાનનો વિયોગ થશે. શાસ્ત્રમાં નથી લખ્યું પણ કથાકારો એવું કહે છે કે પછી જય વિજય પાર્ષદો ભગવાનની સામે આમ દયાદ્ર દ્રષ્ટિથી જોઈ રહ્યા કે કંઈક કૃપા કરો, ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ છે. પણ હવે પછી ભગવાને સંતોની સામે જોયું, સંત દયાળુ હોય એટલે ચારેય સંતોએ એક એક જન્મ માફ કરી દીધો. અને ભગવાને કહ્યું કે હવે જે 3 જન્મ લેવાના છે ને એ 3 જન્મની અંદર જ્યારે તમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશો ને ત્યારે તમારા ઉદ્ધાર માટે હું પૃથ્વી ઉપર પધારીશ. અને આપણે ભાગવતમાં જાણીએ છીએ એ પ્રમાણે પહેલા જન્મની અંદર એ જય અને વિજય હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા અને ભગવાન ઋષિ રૂપે એમને તારવા માટે

માટે પૃથ્વી ઉપર પધાર્યા. બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ તરીકે જય વિજય આવે છે ત્યારે ભગવાન રામચંદ્રજી પધારે છે. અને ત્રીજા જન્મની અંદર જ્યારે એના એ જ જય વિજય દંતવક્ર અને શિશુપાળનું રૂપ લઈને આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર પધારે છે. ભગવાનને પૃથ્વી ઉપર પધારવું હોય તો સ્વતંત્ર રીતે પણ આવી શકે, એમાં કંઈ નાના મોટા નિમિત્તની જરૂર નથી. પણ ભગવાને આવું એક નિમિત્ત ગ્રહણ કર્યું. એવી રીતે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા તો એ પણ સર્વતંત્ર સ્વતંત્ર છે, પરંતુ એ શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા એના માટે પણ એક નાનું નિમિત્ત બન્યું. વિશાલાપુરી બદ્રિકાશ્રમને વિશે સભાની અંદર દુર્વાસા ઋષિ સૌથી છેલ્લા આવે છે અને એમને લાગે છે કે મારું કોઈએ સન્માન ન કર્યું. અત્યંત તે ક્રોધી થાય છે અને સભાની અંદર શાપ આપે છે કે તમે બધા મૃત્યુલોકને વિશે મનુષ્ય જન્મ ધારણ કરો અને ત્યાં અસુરો થકી મહાકષ્ટને પામો. હવે મૃત્યુલોકમાં જન્મ ધારણ કરવો એ વાત તો હજી સારી ગણાય, પરંતુ તમે ત્યાં મહાકષ્ટને પામો એ જે વાત આવી ત્યારે બદ્રીપતિ નરનારાયણ ઋષિ એ થોડા ઉદાસ થઈ ગયા ને, થયું કે મારા પવિત્ર આશ્રમની અંદર આવું કેમ બન્યું. એટલે આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે, ધ્યાન ધરે છે કે મારા આશ્રમની અંદર આવો એક વિપરીત પ્રસંગ બની ગયો અને બધાને આ શાપ થયાનું કારણ શું. પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન ધરું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન, વચન શ્રી પુરુષોત્તમે ઉચાર્યો જન્મ ધર્યાનું નિમિત્ત આજ ધાર્યું. બદ્રીપતિ નરનારાયણ ઋષિએ આદિ નારાયણનું ધ્યાન ધર્યું, પુરુષોત્તમ નારાયણ. અને અહીંથી તમે નહીં કેમ સેટેલાઇટમાં દેખાય એમ ભગવાને ઉપરથી એમને આદેશ આપ્યો. ભગવાન કે તમે કોઈ ગભરાતા નહીં. આ

પુરુષોત્તમ નારાયણે નરનારાયણ ઋષિને સમાધાન આપ્યું કે દુર્વાસા મારી ઈચ્છાથી આવ્યા, આવીને કંઈ સન્માન પણ ન પામ્યા, અને એણે જ્યારે શાપ આપ્યો ને ત્યારે પણ હું એને રોકી શકેત, આપ્યો શાપ મેં ન વાર્યા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા તેને. ભગવાન કહે છે મેં જેવી પ્રેરણા કરીને એવું એ બોલ્યા છે, કારણ કે અમારે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવો છે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાના સંકલ્પે કરીને જ આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામે છે. સંવત 1837 ચૈત્ર સુધી નવમીના મહારાજ આ પ્રમાણે જન્મ ધારણ કરે છે. 11 વર્ષના ટૂંકા ગાળામાં જે ઘરે રહે છે તે દરમિયાનમાં મહારાજે અનેક વિધ કાર્યો કર્યા, અનેક એવા ચરિત્રો કર્યા અને એવા વિશિષ્ટ કાર્યો પણ કર્યા જે કાર્યોની અંદર સમગ્ર ભારતવર્ષની અંદર એની નોંધ લેવાઈ હોય કે ભાઈ 8 કે 10 વર્ષની ઉંમરનો નાનો એક બાળક સંપૂર્ણ વેદ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એના સારરૂપ જે તત્વજ્ઞાન એની ચર્ચા કરી શકે અને એ ચર્ચાની અંદર પણ સમગ્ર વિદ્વાનો એને માન્ય કરે અને પોતાનો એક નવો મત વિશિષ્ટાદ્વૈત સ્થાપી શકે એવું નાની ઉંમરમાં એમણે કાર્ય કર્યું. જોકે ભગવાન હતા છે એટલે બધું જ કરી કરાવી શકે, પણ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો પણ બાળ ચરિત્રોની અંદર આ એક એમનું વિશિષ્ટ કાર્ય કહેવાય. 11 વર્ષની નાની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને એકાકી વનની અંદર જવા નીકળી જાય. એ વન વિચરણ દરમિયાન પણ મહારાજે પોતાની સાથે કશું જ ન લીધું. સામાન્ય રીતે કોઈ માણસ ઘરેથી બહાર જાય તો કેટલી વસ્તુ સાધન સામગ્રી સાથ સહકાર અને કાંઈ ન હોય તો પૈસા તો જેનો બધાને હૂંફ આધાર રહે એ તો લઈ જ લે સાથે. પણ ઘનશ્યામ પ્રભુએ જ્યારે ઘરનો ત્યાગ કર્યો ત્યારે ફક્ત એકાંતિક ધર્મને સાથે લઈને નીકળ્યા. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચારે યુક્ત જે ધર્મ એને એકાંતિક ધર્મ કહેવાય. ધર્મ એટલે કે એની સાથે જે ગરણું છે, પાણી ગાળવા માટેનું ગરણું એ ધર્મનું પ્રતીક. ધર્મદેવ થકી વેદ વેદાંતનો જે અભ્યાસ કર્યો એના સારરૂપ એક પુસ્તક લખ્યું જેને આપણે સ્વામિનારાયણ ભાષામાં ગુટકો કહીએ છીએ, તો એ જ્ઞાનનું પ્રતીક ધર્મ જ્ઞાન. કમંડળું એ વૈરાગ્યનું પ્રતીક અને સાથે બાલ મુકુંદ શાલિગ્રામને લઈને નીકળ્યા એ ભક્તિનું પ્રતીક. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચાર વસ્તુ લઈ અને નીલકંઠ ઘનશ્યામ પ્રભુ ઘરેથી નીકળ્યા. કોઈનો સાથ સંગાથ નથી અને આ રીતે કેવળ કે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા માટે જ આ પ્રમાણે એણે ગ્રહ ત્યાગ કર્યો. તો સાધકોને સાચી સાધનાનો માર્ગ બતાવ્યો, મુમુક્ષુઓને દિશા અને ગતિ બતાવી, યોગીઓને યોગનું રહસ્ય બતાવ્યું, તપસ્વીઓને તપનું ફળ આપ્યું, જિજ્ઞાસુઓને જ્ઞાનોપદેશ આપ્યો અને ભક્તોની ભક્તિ સ્વીકારી. મહારાજનું એ વખતનું એવું રૂપ ગુણ છટા તેજ લાવણ્ય ચાતુરાઈ ચપળતા એવી એક વિશિષ્ટ હતી કે જે કોઈ એમના દર્શન કરે એનો સ્પર્શ કરે એની વાણી સાંભળે એ આજીવન એમના થઈને રહેતા હતા. આવી રીતે સતત 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમણે દિવ્ય વન વિચરણ કર્યું. વન વિચરણ દરમિયાનમાં ઘણા ઘણા રાજા મહારાજાઓ એને સત્તા અને સંપત્તિ આપવા માટે તૈયાર થયા, પરંતુ કોઈ જગ્યાએ લેવાયા નહીં, લોભાયા નહીં અને રોકાયા પણ નહીં. જ્યાં જ્યાં એવા ભગવાન એવા ભક્તો હતા એમની ભક્તિ સ્વીકારી અને આ પ્રમાણે મહારાજ આ પોતાની શું કહેવાય યાત્રાને ગુજરાતની ભૂમિની અંદર સરસ કામ થયું. રસ્તાની અંદર જે જે કોઈ એવા સાધુ સંન્યાસી આવ્યા, મઠ મંદિર આવ્યા, તો દરેક ધર્મસ્થાનોની અંદર ગયા અને એ દરેક ધર્મસ્થાનોને પૂર્વક એમણે જોયા અને કોઈનામાંથી તપ, કોઈનામાંથી ત્યાગ, કોઈનામાંથી વૈરાગ્ય ભક્તિ, જે કંઈ જ્યાં પણ સારું હતું એ સ્વીકાર્યું અને આ પ્રમાણે ગુજરાતમાં આવી અને પોતાની જે વનવિચરણની જે યાત્રા હતી એને અલ્પ વિરામ મહારાજે ત્યાં આગળ આપ્યો. અને તે દરમિયાનમાં વન વિચરણ દરમિયાનમાં જેમણે સંકલ્પ કર્યો કે મારે એવો સંપ્રદાય સ્થાપવો, એવો ધર્મ સ્થાપવો જે સમગ્ર પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં ધર્મની અંદર જે કંઈ ઉણપ ખામી ખોટ હોય
એ બધી હવે દૂર કરવી. મારે એવા સાધુ સંતો બનાવવા કે સમાજની અંદર સાધુ માટેની જે વ્યાખ્યા, સાધુ માટેની જે લોકોને ભાવના હોય એ મારા સાધુને જોવે અને એને ચરિતાર્થ થાય. મારે એવા મંદિરો બનાવવા કે જ્યાં જઈને દર્શન કરે તો ભગવાન જાણે એમની સાથે અમને વાતો કરશે. મારે એવા શાસ્ત્ર બનાવવા કે જે શાસ્ત્રની અંદર પછી બીજી કોઈ વાત બીજે વિચારવાની કે જાણવા જોવાની ન રહે, આવો સંકલ્પ કરી અને મહારાજે આ પ્રમાણે પોતાની જે વનવિચરણની યાત્રાને ગુજરાતમાં અલ્પ વિરામ આપ્યો.

એ આ પ્રમાણે ગુજરાત કચ્છ બધે ફરી અને મહારાજ પછી છેલ્લે ગઢપુરમાં રહે છે, તો એ વાત આપણે આગળ સાંભળીશું. એ સૌરાષ્ટ્રની ધરા પણ ભગવાનનો અવતાર થયો. એ કૃષ્ણ ભગવાને પોતાની અંતિમ લીલા એ જ ગુજરાતની ભૂમિમાં પૂરી કરી છે, જ્યાં મીરાએ ભક્તિના પદો રચીને ભક્તિથી આખી ભીની ભૂમિને ભીની કરી છે. નરસૈયો પોતાની કરતા લઈ અને ભક્તિની શક્તિનો બધાને પરિચય કરાવ્યો છે. એવા તો અનેક આ સૌરાષ્ટ્રની ગુજરાતની ભૂમિની વિશેષતાઓ ભક્તોએ બતાવેલી છે. તો એ ગુજરાતની ભૂમિની અંદર ગિરનારની તળેટીની અંદર આ કેભલ પરિવારના જે વંશજો એમાં ઉન્નડ ખાચર એમને એવા આશીર્વાદ આપેલા કે તમારા કુળની અંદર આપેલા એના પરિવારની અંદર આ પ્રમાણે એભલ બાપુ એટલે કે દાદા ખાચરના પૂજ્ય પિતાશ્રી આવે. એક અને એમના સાળા માત્રા દાદલ એ બંને એક કોઈ કાર્ય પ્રસંગે સૌરાષ્ટ્રમાં જાય છે અને જ્યારે પાછા ફરતા હોય છે ને ત્યારે ઉમેજ ગામની અંદર લાખા આહિરની વાડી આગળ કંઈક પાણી પીવા નિમિત્તે ત્યાં આગળ જઈને બેસે છે. બાજુમાં એક મોટું વૃક્ષ ઝાડ હતું એના નીચે બેસે છે. બાજુમાંથી પાણીનો ધોરિયો એટલે કે પાણી વહી રહ્યું છે. એ જ સમયે રામાનંદ સ્વામીના બીજા બે શિષ્ય વિઠ્ઠલાનંદ અને બાલાનંદ આમ તો બંને બાપ દીકરો હતા અને સાધુ થઈ ગયેલા અને

સાથે ફરતા હતા અને અહીંયા આગળ આવ્યા. આ બાજુ એભલ ખાચર અને એમના સાળા માત્રા ધાધલ બેઠા છે. એ જ સમયે વિઠલાનંદ અને બાલાનંદ ત્યાં આગળ આવે છે અને એ સમયે એક કુવાની બાજુમાં નાનો લીમડાનો છોડ એકાદ ફૂટ જેટલો જ હજી થયો હશે, એ લીમડાના છોડને જોઈ અને વિઠલાનંદ અને બાલાનંદ એવી આગાહી કરે છે કે આ છોડ નીચે રણછોડ એટલે કે ભગવાન પોતે વિરાજશે. આ એવો દૈવી છોડ છે કે જેના નીચે ભગવાન પોતે વિરાજશે. આવી વાત પેલા સાધુઓ કરે છે, એ તો પછી ત્યાંથી નીકળી ગયા. આ એભલ બાપુએ આ વાત જાણી એટલે એણે પછી લાખા પટેલને વાત કરી અને નાનો જે છોડ હતો ને એ મૂળ સહિત આખો ઉપાડી લીધો અને ત્યાંથી રજા લઈ અને પોતાના ત્યાં લાવ્યા. ગઢડા પોતાના ઘરે આવ્યા પછી એમનું જે ફળિયું હોય એના બરાબર મધ્ય ભાગની અંદર ચોકની અંદર આ છોડને એમણે રોપ્યો અને પછી આપણે સૌ જાણીએ છીએ ફરી

આ એ જ લીમડો કે જે આ ઉમેજ ગામથી એભલ બાપુ લાવેલા, અને એ વખતે તો હજી એના મનની અંદર આવું કશું છે નહીં, પણ એટલી વાત એ વખતે એમણે સાંભળી કે આ એવો દૈવી જીવ અવતાર ધારણ કરી છોડનું રૂપ લઈને આવ્યો છે કે જેના નીચે ભગવાન વિરાજશે, એટલા માટે આ પ્રમાણે એભલ બાપુ એ છોડેને લા બાજુ સદગુરુ રામાનંદ સ્વામી સ્વધામ ગમન પછી સહજાનંદ સ્વામી જે ગુજરાતની ભૂમિમાં પધાર્યા પછી, સોરી, સહજાનંદ સ્વામી ગુજરાતની ભૂમિમાં પધાર્યા અને એ સમયે રામાનંદ સ્વામીએ સરસ મજાનો આશ્રમ સ્થાપ્યો છે અને ઘણા બધા સંતો ભક્તોને બનાવ્યા છે. એ સમયે નીલકંઠ વર્ણી ત્યાં આગળ આવ્યા અને પછી આગળનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પ્રમાણે એમણે નીલકંઠ વર્ણીને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ પાડ્યું. એક વર્ષ પછી એમને પોતાની ધર્મધુરા સોંપે છે અને રામાનંદ સ્વામી અંતર્ધાન થાય છે. રામાનંદ સ્વામીના અંતર્ધાન પછી સહજાનંદ સ્વામી હવે સૌરાષ્ટ્રની ભૂમિમાં વિચરણ કરી રહ્યા છે. એ દરમિયાનમાં એવું બને છે કે કારિયાણી ગામના માચા ખાચર અને પછી પૂછે કે કયા કામે તમે નીકળ્યા છો. સામાન્ય રીતે કોઈ વેપાર ધંધા બિઝનેસ માટે કે કંઈ ગામ ગમતરું કરવા સગાવાલાને ત્યાં ખબર અંતર પૂછવા જતા હોય, પરંતુ આ બંને મુમુક્ષુ એવા છે. સ્વામીએ વાતમાં કીધું પૂર્વે મુમુક્ષુ ભગવાનને ખોળવા માટે નીકળતા હતા, તો ખરેખર ભગવાનને શોધવા માટે આ બંને ઘરેથી નીકળેલા છે. એટલે બંને પરિચય એકબીજાનો આપે છે ત્યારે કહે છે હું ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. ત્યારે પાણમીના પૂંજા ડોડિયા કહે છે હું પણ ભગવાનને શોધવા માટે નીકળ્યો. તો કે તને ક્યાંય ભગવાન દેખાણા? તો કે હજી તો મને નથી દેખાણા, પણ મને વિશ્વાસ છે કે મને ભગવાન મળશે. પેલા કે મને પણ વિશ્વાસ છે. આવી શ્રદ્ધાથી બંને નીકળ્યા છે અને એ જગ્યાએ બંને કહે છે કે જો તને ભગવાન મળે તો તું મને વાવડ એટલે કે સમાચાર આપજે, અને મને ભગવાન મળે તો હું તને સમાચાર આપીશ. પાછા ફરતા બંને આ પ્રમાણે જુદા જુદા જે નીકળ્યા છે એમાં માચા ખાચરજી મહારાજના દર્શન થાય છે અને પ્રથમ દર્શને એને પ્રતીતિ થાય છે કે આ કોઈ સામાન્ય માણસ નથી, પણ આ ભગવાનનો અવતાર છે અને પોતે એમના આશ્રિત થાય છે. અને એ વખતે આ પ્રમાણ જી મહારાજ કહે છે કે અમે પણ તમારે ત્યાં પધારીશું. અને એ પ્રમાણે 1861ની સાલની અંદર પ્રથમવાર મહારાજ કારિયાણીની અંદર પધારે છે. કારિયાણીની અંદર શ્રીજી મહારાજનું જ્યારે આગમન થાય છે ત્યારે માચા ખાચર પોતાને એકનો એક દીકરો જ્યારે પરણાવવાનો હોય અને એને માટેના જેવા મંડપને તૈયારી કરે એવી બધી તૈયારી કરી છે અને આજુબાજુમાં તેના સમગ્ર એમના પરિવારને સગા સંબંધીને ત્યાં આગળ મહારાજના દર્શન માટે એમણે આમંત્રણ આપ્યું છે, બોલાવ્યા છે. એ સમયે ગઢડાથી એભલ પરિવાર પણ 3 ગાડા જોડીને એ બધા મહારાજના દર્શન કરવા માટે આખો એમનો પરિવાર આવે આપી રહ્યા છે કે આ ફલાણા ફલાણા ફલાણા. એમ કરતા કરતા જ્યારે એભલ પરિવાર એટલે કે એભલ બાપુ પોતે આવ્યા ત્યારે કહ્યું કે બાજુમાં ગઢપુર કરીને ગામ છે, ત્યાંના આ રાજા છે અને

નું નામ હેબલ બાપુ છે. ત્યાર પછી એમના જે બે પત્નીઓ હતા, સુરપ્રભા દેવી અને સોમપ્રભા દેવી, એ આવ્યા એટલે એમણે આ વાત કરી, કા એમના બેનને રાણી છે. અને પછી એમના જે દીકરીઓ આવ્યા, જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનીબા, એ પછી છેલ્લે નાનો 4-4.5 વર્ષનો પાટવી કુંવર ઉત્તમ દાદા ખાચર જ્યારે આવે છે, ત્યારે માચા ખાચર શ્રીજી મહારાજને કહે છે કે આ હેબલ બાપુનો પાટવી કુંવર છે, ઉત્તમ દાદો. ત્યારે મહારાજ કહે છે કે એ અમારો એક કુંવર છે. અને શ્રીજી મહારાજ એ વખતે પહેલી વાર એવું બોલે છે કે અમે એના માટે જ અહીં આવ્યા છીએ. એ સમયે માચા ખાચરના મનની અંદર થોડોક થડકાટ થાય છે, ખચકાટ થાય છે કે આટલો બધો દાખલો કરીને ભગવાનને હું શોધી લાવ્યો અને મારા ઘરે હું લાવ્યો, અને મહારાજ કહે છે કે અમે એને માટે જ અહીં આવ્યા છીએ, તો કાલે જ જતા રહેશે તો. અને આ તો ખરેખર 3 ગાડા લઈને આવ્યા છે, એટલે કદાચ ભગવાને પહેલેથી જ એવો સંકેત આપ્યો હોય, એટલે મહારાજ એની સાથે જાય તો. એવી એમની આશંકા, મનની જે ચિંતા જાણી અને મહારાજ કહે છે કે હમણે તો અમે અહીંયા રહેશું, પણ અમે પછી ત્યાં પરમેનન્ટ હંમેશ માટે અમે ત્યાં રહેવાના છીએ. તો આ રીતે દાદા ખાચર છે નામ એનું ગઢપુર ગામ કર્યો, હેતે મુકામ સદા શ્રીજી તમોએ. દાદા ખાચરના ગઢપુર ગામની અંદર ભગવાને સામેથી ચાલીને જ ત્યાં આગળ હંમેશ અંદર ભગવાને સામેથી ચાલીને જ ત્યાં આગળ હંમેશ માટે મુકામ કર્યો. શું એનું એવું જી

1861માં મહા મહિનાની અંદર ગઢડાને પાવન કરે છે. આમ તો વનવિચરણ દરમિયાન પણ મહારાજ ગઢડા પધારેલા છે અને જે અત્યારે આપણું મંદિર છે અક્ષર પુરુષોત્તમનું મંદિર, એ મંદિરની બરાબર પાછળ જે મુસલમાનનો નાનો તકિયો છે, પીરનો તકિયો, એ જગ્યાએ શ્રીજી મહારાજ ઘેલામાં સ્નાન કરી અને ટેકરા ઉપર જઈ અને બેઠેલા. મહારાજે ત્યાંથી જ દ્રષ્ટિ કરેલી કે આખું ગામ અને આખો વિસ્તાર અમારી દ્રષ્ટિથી જેમ ચડી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જુએ રા, એવી રીતે ગઢડાની અંદર ટેકરા ઉપર ચડીને મહારાજે દ્રષ્ટિ કરેલી, દિવ્ય દ્રષ્ટિ કરેલી અને મુમુક્ષોને ખેંચી અને ત્યાં જાણે પરમેનન્ટ પોતાનું ધામ અક્ષરધામ બનાવવાનું હોય, રહેવાનું હોય એવી દ્રષ્ટિ કરેલી. તો એ પ્રસંગે પણ મહારાજ ત્યાં પણ પધારેલા. હવે આ પ્રમાણે મહારાજ અહીંયા આગળ પહેલી વાર ગઢડા આવી રહ્યા છે. શ્રીજી મહારાજનું ગઢપુરમાં આગમન હોય અને એ પણ પ્રથમવાર હોય અને એવો જ્યારે ભાવ હોય કાં તો ભગવાન છે, પછી એની તૈયારીમાં શું કહેવાનું હોય? શેરી વળાવી સજ્જ કરું ઘેરે આવો રે, શેરડીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો રે. સંપૂર્ણ આખું ગઢપુર શહેરને વાળી જોડીને સ્વચ્છ કર્યું છે, રોડની બંને બાજુએ આ પ્રમાણે પાણીનો છંટકાવ કર્યો છે, ફૂલ છોડ મૂક્યા છે અને સો સો વાના કરી અને મહારાજને વાજતે ગાજતે પોતાના નગરની અંદર પધરાવી રહ્યા છે. અંતરની અંદર એવો આનંદ છે.

અરે મહારાજ, ભલે આજે પધાર્યા અને આજે નહીં પણ આવા ને આવા, આપણે કહીએ ને કે આવા ને આવા રે રહેજો, તો એ હંમેશા અમારે ત્યાં જ આવી રીતે રે, આનંદ ઉત્સવ થાય એવા ભાવથી મહારાજને આ પ્રમાણે પધરાવે છે અને એ રીતે મહારાજનું સ્વાગત સન્માન કરે છે. મહારાજ પણ ત્યાં આગળ જઈને રહે છે, બેસે છે અને પછી તો જાણે પોતાના ઘરે આવ્યા ને એવી રીતે આમ પલાઠી વાળીને પહેલે જ ઓલે બેસે છે. અને આજે મુક્તો મહારાજની આજ્ઞાથી ઈચ્છાથી જ અહીંયા જન્મ ધારણ કરીને આવ્યા છે એવા જે એભલ પરિવારના બધા જે છે ને, જીવુબા, લાડુબા, આ બધા જ પૂર્વના અત્યંત સિવાય મુમુક્ષુ મુક્ત જીવોએ જન્મ ધારણ કર્યો છે, એટલા માટે જ પહેલી જ દર્શને આવી ભગવાન પ્રત્યે એમને પ્રીત જાગે છે. શ્રીજી મહારાજ દાદાના દરબારમાં હવે રહે છે. એભલ બાપુ આમંત્રણ આપીને લાવ્યા છે, બોલાવ્યા છે, પણ એને હજી ભગવાનનો ભગવાનપણાનો જે નિશ્ચય થવો જોઈએ ને એવો થયો નથી. એમણે જાણ્યું છે કે આ સ્વામિનારાયણ શ્રીજી મહારાજ સોરઠની અંદર શું કહેવાય 1858 થી 1861 એટલે કે 4 વર્ષ દરમિયાનમાં તો સમગ્ર સોરઠની ધરતીને એણે સત્સંગથી તરબતર કરી દીધેલી છે. એણે સમાધિ કરાવી છે, કેટલાય પરચાને ચમત્કારો બતાવ્યા છે, એ બધી વાત એના કાન સુધી પહોંચી છે. એમના દર્શને કેટલાય સાધુ થઈ ગયા છે એ પણ એમણે જાણ્યું છે. તે છતાં પણ ભગવાનનો જે નિશ્ચય થવો ને એ અતિ અટપટી વાત છે, એ બહુ કઠણ વાત છે. સૂર્યને આપણે દરરોજ દર્શન કરીએ છીએ ને સૂર્યના, તો એ 33 કરોડ દેવતામાંના એક દેવતા સાક્ષાત દેવ છે, પણ આપણે એને આમ જોઈએ ને આપણને એવી પ્રતીતિ થાય છે કે આ દેવ છે. હમણે હનુમાનજી મૂર્તિમાંથી પ્રગટ થાય ને તો આપણે કેવા ભાવથી દર્શન કરીએ. તો જેવી હનુમાનજીમાં દૈવત શક્તિ ઐશ્વર્ય છે ને એવું સૂર્યની અંદર પણ છે. પણ આ હનુમાનજીની મૂર્તિ પરોક્ષ રીતે પધરાવી છે ને એટલે આપણે વંદન કરીએ છીએ અને સૂર્યને નમસ્કાર પણ નથી કરતા, કારણ કે નિત્ય નવીન ઉગે છે, નાથમી જાય છે, એમાં સૂર છે. એટલે ભગવાન આંખથી દેખાય એટલે નિશ્ચય થઈ જતો નથી. ભગવાનનો નિશ્ચય તો એવા સંત કરાવે અથવા તો ભગવાન ખુદ જ એવી કૃપાદૃષ્ટિ કરે તો જ થાય છે. એટલે એભલ બાપુ પણ સ્વામિનારાયણ ભગવાનને જુએ છે આંખથી, પણ જોવા છતાં પણ એને નિશ્ચય થતો નથી. અને કોઈ કોઈક વાર એના પૂર્વના એવા સંસ્કારને કારણે અથવા તો એવા સાગરીતો એના મિત્ર પરિવાર એવો એ બધાને કારણે પણ એમનું મન શંકા કુશંકા કરે છે. કોઈ કોઈક વાર એના મનની અંદર જ એવા ખોટા વિચારો આવે છે કે મારી દીકરીઓ બે જુવાન જૂથ અને આ ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલો અજાણ્યો માણસ અમારા દરબારમાં પડ્યા રહે તો સારું ન કહેવાય. એકવાર એના મનની અંદર મનનો એવો કુસંગ ઘર કરી જાય છે, એટલું બધું એને અપસેટ કરી નાખે છે કે એ જે શું કે દરબાર ગઢની અંદર પેસતા બાજુમાં બે જે ઓરડાઓ

ભાઈ ત્યાં આગળ એપલ બાપુ બેઠેલા છે અને એના મનની અંદર કુસંગનું જોર વિચારોનું વમળ ચડ્યું. નદીમાં જેમ પૂર આવે ને એમ વિચારોનું પણ પૂર આવે, એટલે કે ત્યાંથી ઊભા થયા અને એને થયું કે હમણે હમણે આને મારા દરબારમાંથી હું કાઢું. અને મારી દીકરીઓની સાથે જો રહેતા હોય તો અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરાય. એટલે બાપુના મનની અંદર કુસંગનો પ્રવેશ થયો છે અને તમોગુણનો વ્યાપ થયો. તલવાર તો દરબારોના હાથમાં હોય જ, એ તલવાર લઈ અને ઉપડ્યા. ઉત્તરાદવાના ઓરડા, જેને અત્યારે આપણે વાસુદેવ નારાયણના ઓરડા કહીએ છીએ, એ ઓરડાની અંદર જીવુબા લાડુબા અને આ રીતે મહારાજ ત્યાં વિરાજમાન છે ને, એવી રીતે વાતો કંઈક સત્સંગ ચાલી રહ્યો છે. અને એભલ બાપુના મનની અંદર તમોગુણ વ્યાપેલો છે અને એણે કહ્યું કે સ્વામિનારાયણ ક્યાં છે. મહારાજે જાણ્યું કે બાપુના મનની અંદર અત્યારે વેગ છે અને કોઈ પણ માણસ જ્યારે વેગમાં હોય ને, પંખો ફરતો હોય ને એના ઉપર તમે કંઈ પદાર્થ મૂકો ને તો નીચે પડી જાય, એવી રીતે માણસનું મન જેમ પંખાને જેમ ફરતું હોય વેગમાં હોય ને, ત્યારે કોઈ વાત ઉપદેશ આદેશ કશો એને અસર કરે નહીં. એટલે મહારાજે જાણ્યું કે અત્યારે એને બાપુને કંઈ ઉપદેશ આપવાથી કશું સરશે નહીં. એટલે જેવું એમણે તમોગુણમાં બારણું ખોલ્યું આમ અને અંદર પ્રવેશ કર્યો ને, તો મહારાજ અંદર નહોતા, અદૃશ્ય થઈ ગયા. એમણે જોયું કે સ્વામિનારાયણ અંદર જ હતા ને ગયા, કે આ ખરેખર કામણ ટુમણ વાળો લાગે છે. અને એમણે પણ સાંભળેલું કે એણે બાબરો ભૂત વશ કર્યો છે, અને બાબરો ભૂત વશ કરે એટલે કે જે માણસ એનો દર્શન કરે એનો થઈ જાય છે, એટલે એવું કંઈક કામણ ટુમણ કરતા લાગે છે. એટલે પછી ખુલ્લી તરવાર લઈ અને દર એ રૂમની અંદર બધી જગ્યાએ તપાસ કરે છે. ઉપર નીચે, ઉપર જેમ નાટ હોય ને લાકડાનું, એના ઉપર જુએ છે, ચારેય તરફ ખૂણે ખાંચ કે બધે જુએ છે. સ્વામિનારાયણ ભગવાન દેખાતા નથી, મહારાજ અંદર જ છે. દરબારને થયું કે સ્વામિનારાયણ નક્કી પટારામાં પહેરી ગયા હશે. મોટો પટારો હોય એની અંદર ગાડલા ગોદડા રાખવાનો સ્ટોરેજ કહેવાય, એની અંદર પેસી ગયા હશે. તો બાપુએ ખુલ્લી તલવારથી પટારાની અંદર પણ એવી રીતે તપાસ કરવી ઘટે એવી કરી, પરંતુ કાંઈ નહોતા. એણે જોયું કે સ્વામિનારાયણ અંદર હતા ને ગયા ક્યાં, આ રૂમમાં જ મારા આવ્યા પછી બહાર નીકળ્યા નથી, અંદર હતા ને ગયા ક્યાં. ચારેય તરફ તપાસ કરી પણ ક્યાંય સ્વામિનારાયણ એમને મળ્યા નહીં. એ જ ઉત્તરાદાબારના ઓરડા, વાસુદેવ નારાયણના ઓરડાના આજે પણ આપણે એ ઓરડાની અંદર જ્યારે પ્રવેશ કરીએ ને, ત્યારે વાસુદેવ નારાયણના ઓરડાને જેવી રીતે આમ કોઈ પણ ઘર બંધ હોય અને એમ દરવાજા ખોલે એટલે આમ બે દરવાજા ખુલે ને, તો ખુલે ત્યારે દરવાજા જે દિવાલની સાથે અડે ઉભા રહે ને, તો એ દરવાજાની આપણે પેસતા જમણી બાજુનો જે દરવાજો છે ને, એ દરવાજાની પાછળ નાનો 1 ફૂટ બાય 1 ફૂટનો ગોખલો છે. એ ગોખલાની અંદર મહારાજ નાનું સૂક્ષ્મ રૂપ લઈને બેસી ગયા. એભલ બાપુએ ચારેય તરફ તપાસ કરી પણ સ્વામિનારાયણ કોઈ જગ્યાએ એમને મળ્યા નહીં. બાપુ વિલા મોઢે પાછા આવ્યા. અને ત્યાર પછી એક બીજો એવો પ્રસંગ બને છે, એકવાર ફરીથી પણ બાપુને આવો તમોગુણ વ્યાપે છે અને એ ઓરડાની અંદર સ્વામિનારાયણ ભગવાન નહોતા અને બાપુના મનની અંદર આવો વેગ આવે છે અને એને થયું છે કે આ બધું જીવુબા ને લાડુબા મહારાજ જ્યારથી આવ્યા ને ત્યારથી મહારાજમય બની ગયા છે અને ભક્તિપરાયણ બની ગયા છે. એટલે કે જે ભગવાનને ભોગ ધરાવો ને થાળ કરવો ને આ ને તે ને એના દર્શન ને એની જ વાતો ને એનું જ વર્ણન. એટલે એકવાર ફરીથી આવો પ્રસંગ બને છે ત્યારે બાપુને અત્યંત તમોગુણ વ્યાપે છે, ફરીથી ખુલ્લી તલવાર લઈ અને આવે છે. એ વખતે ફક્ત જીવુબા નાના લાલજીને સવારના પોરમાં થાળ ધરાવી રહ્યા અને બાપુએ આવીને કીધું કે આ તારા બધા જ જે ધંધા છે ને બંધ કરી દે, આ બધું ખોટું છે, આ ઢોંગ ધતિંગ છે અને કોઈ આ ભક્તિમાં સાચું નથી, આ ખોટો દંભ મૂકી દો, નહીં ચાલે અમારે ત્યાં. ત્યારે જીવુબાએ કહ્યું કે બાપુ આ તો હું ભગવાનની ભક્તિ કરી રહી છું, ત્યારે કે ભક્તિ ભક્તિ બધું જ ખોટું, હું એને સાચું નથી માનતો. જો તારા ભગવાન સાચા હોય ને તો તું ભગવાનને ધરાવે છે ને, એ ભગવાન તારો જો દૂધ પી જાય, થાળ જમી જાય તો હું સાચું માનું. અને બાપુ આવું બોલે છે ને એ જ સમયે લાડુબાના જે નાના લાલજી છે ને, એ લાલજીને જે દૂધનો થાળ ધરાવી રહ્યા હતા ને, એ વાટકો દૂધનો લઈ અને ભગવાન પોતે આખો ઘટઘટાવી જાય છે, પી જાય છે. પી જાય એટલું જ નહીં પણ વાટકો લઈને એભલ બાપુને મારે છે, લે એવી પ્રતીતિ કરાવે છે. આજે પણ ગઢડાની અંદર અક્ષર ઓ અક્ષર મહોલની અંદર, એટલે કે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુ મંદિરની પાછળ પ્રદક્ષિણામાં જે રાખી છે ને, ત્યાં એ વાટકો છે. અને એ વાટકો ભગવાને જે આમ પકડ્યો હોય ને, તો ભગવાને વાટકો પકડ્યો હોય તો ભગવાનને જે બધા ફિંગર્સ પ્રિન્ટ
એ વાટકાની અંદર જાણે માટીનો તાજો બનાવેલો વાટકો, અને આપણે કંઈક પકડીએ ને કેમ આપણે ફિંગર પ્રિન્ટ પડે, એવી રીતે ધાતુના વાસણની અંદર મહારાજે આવી રીતે પોતાની ફિંગર પ્રિન્ટ પાડી આપેલી છે. એ વાટકો હજી છે. અને એ લાલજી ગઢડાની અંદર જે મંદિર છે એમાં ત્રીજા ખંડની અંદર જ્યાં આગળ આ પ્રમાણે ધર્મ ભક્તિની મૂર્તિ પધરાવેલી છે ત્યાં જે બે લાલજી છે એમાં એક હાથમાં લાડુવાળા જે લાલજી છે એ જીવ લાડુબા જીવબા લાડુબાના લાલજી કહેવાય, અને એના હાથમાં લાડુ છે. જે લાલજીએ આ રીતે એમનો દૂધ સાક્ષાત સ્વીકારેલું. ત્યાર પછી એવા કેટલાક પ્રસંગો બને છે. એકવાર ફરીથી પણ આવું જ બાપુને, બે ત્રણ પ્રસંગ કોઈને આપણે તો દાદા ખાચર ઉપર જઈએ, પણ બાપુને એકવાર એવો તમોગુણ વ્યાપે છે. મહારાજ દરબારની અંદર હતા અને એને થયું કે આને હું દરબારગઢમાંથી કાઢી મૂકું. મહારાજે જાણ્યું કે વારે વારે બાપુને તો આવું કરવું, હવે શું આનું પરિવર્તન જ કરવું પડશે. પણ ભગવાન છે ને થોડાક આવા ચરિત્ર કરે, આવી ક્રિયાઓ કરે તો એ સ્મૃતિ રહે, એ યાદ રહે. એટલા માટે આજે દરબારમાં દરબારગઢની અંદર બાપુ જ્યારે આવે છે અને જુએ છે કે સ્વામિનારાયણ હોય ને તો એને કાઢી મૂકું, મહારાજે આજે તો વળી નવું ચરિત્ર કર્યું. એક વાર તો સૂક્ષ્મ રૂપ લીધું, બીજી વાર લાલજી દ્વારા બધું અંગીકાર કર્યું, આજે મહારાજ એવું કશું નથી કરતા. પરંતુ એ વખતે જીવુબા લાડુબાના જે કપડાં હોય ને એ પહેરી લે છે મહારાજ. સ્ત્રીના કપડાં મહારાજ પહેરી અને સવારના પોરમાં બહેનો ઘરમાંથી જ્યારે બારે નીકળે દરબારગઢમાંથી, તો દરબારોની અંદર એવી રહેણી આજે પણ અમુક દરબારોમાં હજી પણ છે કે બહેનો હોય ને ઓજતમાં જુદા રહે, એનો આવાસ રાણીવાસ આખો જુદો હોય. એટલે મહારાજ ત્યાં જઈને દરબાર આ બહેનોના કપડાં પહેરી લે છે. પણ આ એક અજાણી જે બહેન આવી રીતે આ એક કન્યા નીકળીને એ કોણ છે એવું પ્રશ્ન પૂછે છે ને, ત્યારે એમના જ કોઈ વડીલમાંથી કોઈ કહે છે કે તો કારવું તરવાડીની ધીરી ધી ભગવાન ભજવા માટે આવી છે. આ એક બહુ સમજવા જેવો શબ્દ છે. કારવું તરવાડી એટલે કે સ્વામિનારાયણ ભક્તિ માતાના પિતા. કારવું તરવાડી એટલે ભક્તિ માતાના પિતા. કારવું તરવાડીની ધી એટલે દીકરી. કારવું તરવાડીની દીકરી એટલે ભક્તિ માતા, અને ધીની ધી એટલે દીકરીની દીકરી એટલે ભક્તિ માતાની દીકરી. આ રીતે મહારાજ આ ત્યાંથી આવી રીતે નીકળી ગયા. ત્યાર પછી તો એભલ બાપુને પણ સ્વામિનારાયણ ભગવાનનો આવી રીતે નિશ્ચય થાય છે. અને પછી તો બાપુ પોતે પણ આ રીતે મહારાજમાં અનન્ય ભાવથી જોડાઈ જાય છે. પણ ભગવાનની પ્રાપ્તિ થયા પછી ભગવાનની એવી રીતે પ્રતીતિ આવી અને એ જ પ્રમાણે સંપૂર્ણ રીતે એમાં જોડાઈ જવું ને એ બહુ જ અઘરું હોય છે. તો હવે તો શ્રીજી મહારાજ આ આખા એભલ પરિવારને મહારાજનો પોતાનો આવો દ્રઢ નિશ્ચય થાય છે અને ત્યાં જ રહે છે અને આજુબાજુના વિસ્તારોની અંદર સત્સંગ કરાવવા માટે જાય છે. એકવાર શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન છે, ભક્તો સામે બેઠા હોય. એ સભાની અંદર મહારાજ પોતે જ હાથમાં માળા લઈ અને એકાગ્ર ચિત્તે માળા આમ ફેરવી રહ્યા છે. ભગવાનને આવી રીતે ભક્તિ કરતા જોઈ અને ભક્તોના મનની અંદર પ્રશ્ન ઊભો થયો કે અમે તો તમારી માળા ફેરવીએ છીએ પણ તમે કોની માળા ફેરવો છો? એ સમયે શ્રીજી મહારાજ કહે છે કે અમે અમારા ભક્તોની માળા ફેરવીએ છીએ. અને એ વખતે બીજો પ્રશ્ન પૂછે કે એવા વળી કયા ભક્તો, કોની માળા તમે ફેરવો? અમે તો માળા ફેરવીએ ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો શબ્દનો જાપ કરીએ છીએ, તમે માળા ફેરવો ત્યારે શું બોલો છો? ત્યારે શ્રીજી મહારાજ કહ્યું કે અમે અમારા ભક્તોની સ્મૃતિ, હમ ભક્ત પરાધીનો એ યથામામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. મારા ભક્તો મને જેટલા યાદ કરે ને એટલો હું પણ એને યાદ કરું છું. તો એવા શ્રીજી મહારાજની માળાના મણકા સમા આ દાદા ખાચર છે. એટલે મહારાજ કહે છે કે અમે આવા ભક્તોને યાદ કરીએ છીએ, એમાંનું એક નામ દાદા ખાચર. શ્રીજી મહારાજ કહે છે કે અમે ભક્તોની માળા ફેરવે છે પણ એ માળાના મણકાની અંદર જે ભક્તોની સ્મૃતિ કરીએ ને તો એમાંના એક ભક્ત અથવા તો ગ્રહસ્થાશ્રમની અંદર કેવું હોય ને તો માળાના મેર સમા આ દાદા ખાચર છે. કે મહારાજ કહે છે કે અમે એને યાદ કરીએ છીએ. આપણને પણ બધાને થાય કે ભાઈ ભક્ત થવું, લોકની અંદર કેવું કહેવાતું હોય કે ભાઈ ભક્ત થવું ને સૌથી સરળમાં સરળ કામ. જે નવરા હોય, કામ ધંધો ન હોય, રિટાયર્ડ હોય, ઘરડા થાય ને એ બધા ભગવાનની ભક્તિ કરે. પણ ભગવાનની ભક્તિ કરવી ને એ શાસ્ત્રની અંદર સૌથી દુર્લભમાં દુર્લભ અથવા કઠણમાં કઠણ કામ બતાવવામાં આવ્યું છે. લોકની અંદર ઘણા બધા કામ કઠણ કહેવામાં આવેલા છે પરંતુ ભગવાનના જે ભક્તો થવું ને એ સૌથી કઠણ કામ છે.
શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વ્યક્તિ તત્વતઃ. હજારો મનુષ્યોની અંદર સહસ્ર

નામ એટલે 99,999 કહેવાય. એની અંદર કશ્ચિત એટલે કોઈક જ આ માર્ગે ચાલે. હે, સીએ ની પરીક્ષામાં બહેન કેમ 2% જ રિઝલ્ટ આવે? એવી રીતે ભગવાનના માર્ગે લાખમાંથી કોઈક ચાલે. જેટલા ચાલ્યા હોય, જેટલા સ્કૂલમાં બેસે છે, બધા સીએ કે બીએ થાય છે. હે, એવું નથી. 7 કરોડ છોકરાઓ દર વર્ષે ભારતની અંદર પરીક્ષામાં બેસે ને, એમાંથી જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ અને ફાઇનલ ડિગ્રીમાં કેટલા 7% નથી આવતા. 7 કરોડમાંથી 7% પણ ત્યાં સુધી નથી પહોંચતા. તો એવી રીતે ભગવાનના માર્ગે જે ચાલ્યા હોય એમાં ભગવાન પોતે જ એનું પ્રમાણપત્ર આપે છે કે મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત મામ વેત્તિ તત્, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતિ સિદ્ધયે, સાધનાના માર્ગે કોઈક જ ચાલે છે. યતતામપી, સાધનાના માર્ગે ચાલેલામાં પણ કોઈક જ મને ઓળખે છે અને મારી પ્રતીતિ આવે છે. તો એવી રીતે સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય ને તો ભગવાનના ભક્ત થવું. લોકો શું ગણે કે દુનિયાની અંદર અમુક કામ કરવાની અઘરા, એ અઘરા કહેવાય પણ તો એને અઘરા ન કહેવાય. તમારે અહીંયા અમેરિકાની અંદર જે 2 વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યા ને, એ સેન્ટર જ્યારે બન્યા ત્યારે 1974 અંદર એક માણસ એ બંને બિલ્ડિંગની વચ્ચે દોરડું બાંધીને ઉપર ચાલ્યો હતો, કોઈની સહાય લીધા વગર. એક બિલ્ડિંગ ઉપરથી બીજા બિલ્ડિંગ ઉપર દોરડું કેવી રીતે નાખ્યું હશે, બાંધ્યું હશે અને કેવી રીતે ત્યાં ગયો, પણ ચાલ્યો હતો. નાયગ્રા ફોલ્સનું જે પાણી પડે છે ને, 1 સેકન્ડની અંદર 80 ફૂટ એનો પ્રપાત પાણી દૂર જાય, 1 સેકન્ડમાં 80 ફૂટ. અને એટલો ભયંકર એનો પ્રપાત એટલે પડવું છે કે માણસ ચક્કર આવે. એની ઉપર એક માણસ દોરડું બાંધીને ચાલ્યો. એવા તો દુનિયાની અંદર કેટલાય હોય. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા અને એ સમયે એક ભાઈનો ફોન આવ્યો કે સ્વામીજી ત્યાં છે તો મારે એમની પર્સનલ મુલાકાત જોઈએ છે. એ મુલાકાત આપવાની સેવા રામચંદ્ર સ્વામી અને હું સંભાળતા હોય એટલે કોઈ ત્યાં હાજર હું હતો એટલે મને ફોન આપ્યો. મને કે ભાઈ આ ભાઈને પર્સનલ મળવું છે ને, તમે બાપાનો સમય આપો. મેં એની સાથે ફોનમાં વાતચીત કરીને મને કાંઈ બહુ વિશિષ્ટતા લાગી નહીં, પણ એને બહુ આગ્રહ રાખ્યો એટલે મેં કહ્યું કે તમે આવતીકાલે સવારે 8 વાગે આવજો અને મારું નામ નીચે આપજો, સ્વયંસેવકને તમને ઉપર 5મી માળે લાવશે ને હું સ્વામીજીની મુલાકાત કરાવીશ. સમય પ્રમાણે એ માણસ ત્યાં આવ્યો. સ્વામીજી નાસ્તો કરતા હતા તે દરમિયાન મેં એમને બેસાડી રાખ્યા અને નીચે વાતચીત કરી. પછી મને લાગ્યું કે બધાએ મળે એવું જ છે, કંઈ બહુ વિશિષ્ટ મોટો માણસ નથી, એટલે મેં કીધું વાંધો નહીં. સ્વામીજી નાસ્તો કરી અને બધા મુલાકાતીઓ એક પછી એક લાઇનમાં મળતા હતા ને, એટલે મેં કીધું કે અહીંયા તમે આવી જાઓ. તો કે નહીં, મારે એકલા જ મળવું છે. એટલે પછી મેં કીધું

મને કે જો આ જુઓ, હવે ના વાંચો, ચોખાના દાણા ઉપર એ માણસે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક લખેલો. મારી ખોટ એ કહેવાય કે એનું નામ લખવું કે નહીં, ક્યાંથી આવ્યો તો એની બધું મેં યાદ રાખ્યું નહીં, પણ આ ચોખાનો દાણો પછી બાપાને પણ બતાવેલો અને કાચથી બાપાએ પણ એ વાંચેલો. ચોખાના એક દાણા ઉપર એણે લખ્યું હતું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતી સંજય. શ્રીમદ ભગવદ્ ગીતાનો આખો એક શ્લોક ચોખાના એક દાણા ઉપર લખ્યો હતો. આ કઠણ કહેવાય કે નહીં? તો આવા દુનિયાની અંદર તમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું જે આખું બુક્સ હોય ને એની અંદર તમે જુઓ ને તો કોઈ કોબરા સાપના વચ્ચે 72 કલાક જીવો, કોઈ કેવળ એને 14 ફૂટ લાંબો નખ વધાર્યો, આવા કઠણ કામ ગણતા હોય લોકો જાત જાતના ધતી. પણ એ બધા કરતા પણ ખરેખર સાચા અર્થમાં જો કઠણમાં કઠણ કામ હોય ને તો ભગવાનના ભક્ત થવું. ભક્ત થવું રે ભગવાનનું,

છે. તમારા ઘરની અંદર નવું ફર્નિચર વસાવવું હોય ને તો જૂનું, દિવાલને નવો રંગ કરવો હોય ને તો પહેલા જૂનો રંગ ઉખેડવો પડે, એમ ભગવાનનું જે દિવ્ય સુખ છે એ પ્રાપ્ત કરવું હોય ને તો સંસારના જે સુખ છે ને એ સુખ હરામ ખોટા કરવા પડે. ભક્ત થાવું રે ભગવાનનું છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ.

હું દેહ એટલે આપણા શરીરમાંથી સુખ મળશે, જેને આખો દિવસ શણગારીએ છીએ ને એને લાલન પાલન કરીએ છીએ ને એને ખોટું સમજો. દેહ ગેહ એટલે કે ઘર, દેહ ગેહ દારા એટલે પત્ની, દેહ ગેહ દારા દામ અને પૈસો, આ ચાર વસ્તુમાંથી સુખ મળશે ને એ બધું જ ખોટું છે. અથવા તો એમાંથી મળશે ને તો ગુણાદિતાનંદ સ્વામી કહ્યું કે જેટલું કંઈ માયામય સુખ છે ને એ દુઃખ વગરનું હોય નહીં. તમે જોજો જે પણ જોવાની દુઃખ દુઃખ ને દુઃખ અંદર હોય જ. તો ભગવાનનું દિવ્ય સુખ પામવા માટે આ બધા સુખનો ત્યાગ કરવો જોઈએ. તો સૌથી અઘરું જો કામ હોય તો ભગવાનના ભક્ત થવું. તિલક ચાંદલો કરવો અઘરો નથી હા ભાઈ, કંઠી પહેરવી અઘરી નથી, એટલે દંભ દેખાવથી ભક્ત છું એવો આડંબર બતાવો ને એ અઘરો નથી. તિલક માળા ટીલું તાણી ભગવદી ધર્યું નામ, એવા તો ભગવદી તો એક દિવસમાં થાય આખું ગામ, થાય આખું ગામ તે સુલભ, પણ નવ ઇન્દ્રિય વશ કરવી તે દુર્લભ. કહે ગોવિંદ રામ વેશની દેશી તો આણી, તિલક માળા ટીલું તાણી. એ તો બુક સ્ટોલની અંદર જઈ અને જૂના સત્સંગી હોય ને એને જૂની કંઠી હોય એ વખતની પ્રસાદીની, અત્યારે તો આના કરતા સારી મળે બરાબર ને. માળા પણ જૂની આપણને દીક્ષા આપીએ ત્યારે તો એ વખતે કેવી માળા હોય, અત્યારે તો કોઈ તમે બુક સ્ટોલની અંદર જેવું જોર હે એવી માળા લઈને એવી માળા ગળામાં પહેરી શકાય. અને તિલક ચાંદલો પણ એક જ દિવસમાં કરીને જૂના સત્સંગી જેવો દંભ કે દેખાવ કરી શકાય છે. પણ કે છે કે તિલક માળા ટીલું તાણી ભગવદીય ધર્યું નામ, એવા ભગવદી તો એક દિવસમાં થાય આખું ગામ. આખું ગામ પણ થઈ શકે, થાય આખું ગામ તે સુલભ. પણ નવ ચુરાનું નહીં કાયરનું કામ, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ. પહેલા છે ને આ માથું કાપી અને પછી જવાનું છે. મસ્તેજન મેલશે તે ઘટ પ્રેમ પ્રવાહ પામે, પહેલા માથું ઉતારીને મરણ્યો થાય ને પછી એ માલ પામે. તો ભગવાનનો માર્ગ પણ એવો અઘરો કઠિન છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા ધર્મસ્ત પથો તત્ કવયો વદંતી. ભગવાનના માર્ગે ચાલવું, ભગવાનના ભક્ત બનવું ને તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. તલવારની ધાર ઉપર ચાલે ને માણસનો પગ ન કપાય બને, તો એટલું ભગવાનના ભક્ત થવું આ માર્ગે ચાલવું અઘરું છે. પણ અઘરું છે પણ અશક્ય નથી. તો શ્રીજી મહારાજ એવું કહે છે કે અમે ભક્તની માળા ફેરવી છે. એવા ભક્ત કોણ? તો કે એવા ભક્ત દાદા ખાચર, ભક્ત હરિના દાદા ખાચર. દાદા ખાચર અમારી માળાના મણકામાં પહેલા મણકામાં સ્થાન પ્રાપ્ત કરે છે એવા એ દાદા ખાચર છે. એભલ પરિવારની અંદર આગળ આપણે જાણી ગયા ખાલી એવી રીતે એમને બે રાણી હતી. એકનું નામ સુરપ્રભા દેવી, એમના થકી ચાર દીકરીઓ છે, જીવુબા લાડુબા પાંચુબા અને નાનીબા. અને બીજા જે સુરપ્રભા દેવી એમના થકી એક દીકરા થયા, એમનું નામ ઉત્તમ દાદા ખાચર. સોમપ્રભા જી મહારાજ જ્યારે દાદાના દરબારમાં પધારે છે ત્યારે દાદાની ઉંમર આગળ આપણે જોયું એ પ્રમાણે સંવત 1857 પોષ વદ 6ના દિવસે દાદાનો જન્મ થયેલો છે. એટલે કે શ્રીજી મહારાજ ગુજરાતની ભૂમિમાં પધાર્યા પછી મહારાજ સંવત 1856 શ્રાવણ વદ 6ના પધારે છે અને દાદા ખાચરનો જન્મ એક વર્ષ પછી આ પ્રમાણે અહીંયા આગળ થાય છે. અને મહારાજ ગઢડાની અંદર 1861ના પ્રથમવાર જ્યારે પધારે છે એટલે 57, 58, 59, 60 ને 61 ચાર સાડા ચાર વર્ષની ઉંમરના દાદા ખાચર છે. શ્રીજી મહારાજ જ્યારે દાદાના દરબારમાં વિરાજમાન હોય ને તાંદો બતાવ્યા

ઊંચા કરીને અને દાદાને મહારાજ પોતે લાડ લડાવે છે. દાદાનું બાળપણ શ્રીજી મહારાજના સાનિધ્યની અંદર આવી રીતે એનું ચણતર અને ઘડતર થઈ રહ્યું છે. દાદો ગમે ત્યાં હરે ફરે કંઈ પણ કરે તો મહારાજની એના પર ડાયરેક્ટ દ્રષ્ટિ પડે છે. અને દાદો પણ આ નાની ઉંમર છે, મહારાજના ખોળામાં બેસે, મહારાજનો પ્રસાદીનો થાળ જમે, મહારાજ સ્નાન કરવા જતા હોય મહારાજ એને લોટો ભરીને સ્નાન કરાવે, અથવા તો શ્રીજી મહારાજ જ્યારે સ્નાન કરવા માટે જાય ને ત્યારે માણકી ઘોડી ઉપર બેઠા ને મહારાજ દાદાને પણ આગળ બેસાડે છે. દાદાનું ધ્યાન મહારાજ રાખે, દાદો પડી ન જાય કોઈ પણ રીતે. દાદો હવે જે પથ પણ આ પ્રમાણે દાદા ખાચર મહારાજની સાથે ને સાથે હોય, પહેલી પ્રસાદીના જો ભોગી કોઈ હોય તો એ દાદો બને છે. મહારાજના મુખનું પાન દાદો બની ગયા છે. અને આમાં આટલી મોટી સભાની અંદર એક નાનું બાળક હોય ને એને તો દાદો નાનો છે, ભલે 4-4.5 વર્ષનો કે ધીમે ધીમે જેમ દિવસો જાય 5-5.5 વર્ષનો પણ થશે, પરંતુ દાદાને દિવ્ય વાતાવરણ કેવું મળ્યું છે. દરેક વસ્તુની અંદર એટમોસ્ફિયર વાતાવરણ અસર કરી જાય છે. દાદાના દરબારની અંદર દાદાની નાનકડી આંખો, અત્યારે જેમ તમારો નાનકડો કેમેરો જે ફોટા પાડે ને અંદર મઢી લે ને, એમ દાદાની નાની આંખો એ કેમેરો છે ને એક દિવ્ય વાતાવરણ જોઈ રહ્યો છે, અનુભવી રહ્યો છે. એને વાચા નથી રજૂ કરવાની, એ બોલી શકતા નથી, પરંતુ એની આંખો નિત્ય નવું નવું કંઈક જોવે છે. દાદાના દરબારની અંદર શ્રીજીનું સાનિધ્ય જ્યારથી સાંપડ્યું ને ત્યારથી દરરોજ કંઈક નિત્ય નિત્ય નવતમ લીલા. શું નિત્ય નિત્ય નવતમ લીલા? બે પ્રકારે આપણે જોઈશું. એક તો દાદાના દરબારની અંદર સંતો ભક્તોનું આગમન. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સમર્થ સંત હે, જેને જોઈને જ હે ક્રોધ ગાયબ થઈ જાય. હેમ રાજકવિ બ્રહ્માનંદ એ જ્યારે સભાની અંદર પ્રવેશ્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન સિવાય સભાની અંદર બેઠેલા તમામનું ચિત્ત એના તરફ ખેંચાયેલું. એવો રાજવી અને ઠાઠમાઠ અને વૈભવશાળી પુરુષ આમ સભાની અંદર પ્રવેશેલો, અને કેટલી વિદ્યાઓ જાણે એ માણસ ભગવાનની પરીક્ષા કરવા આવેલો, અને ત્યાં શણગાર અને ઠાઠમાઠ ઉતારી અને ભગવી કંથા પહેરી અને દાદાના દરબારની અંદર નીચે ભોંય પથારી સૂતો થઈ જાય. દાદો ભલે ને જુએ છે કે જે માણસના શરીર ઉપર આવા વેશ હતા એ આવું થઈ ગયું, એને બોલતા નથી પણ એને ખબર પડે છે. આપણા ઘરની અંદર આપણું બાળક ઘરનું વાતાવરણ હોય ને એ પામી શકે છે, એની અસર બાળકના ઉપર થાય છે. તો દાદાના આ પ્રમાણે આવા દેખાય છે. નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજની દંત 32 જોયો મહારાજની, ખાલી શ્રીજી મહારાજ ઉત્તર ગુજરાતની અંદર પેલી જીરું થાય છે ને શું ઊંઝા, ઊંઝાના પાદરમાં મહારાજ વિરાજમાન છે અને નિત્યાનંદ સ્વામી ત્યાં પહેલી વાર મહારાજના દર્શન કરે છે. શ્રીજી મહારાજ આમ વાત કરતા ને દાંત જોયા.

વિદ્યા વારિધિ નિત્યાનંદ સ્વામી પણ આ પ્રમાણે આવે છે. એક પછી એક દરરોજ આવા 5-25 સાધુઓ શ્રીજીના દરબારની અંદર નવા પ્રવેશે, નવા ચહેરા એને જોવા મળે છે. અને એક એક વ્યક્તિનો ઇતિહાસ જુઓ, એનું જીવન, એનું કાર્ય, એની બુદ્ધિ શક્તિ, આવડત, પ્રતિભા અલૌકિક છે. દાદો હવે તો સમજૂય થયો છે ને, મહારાજની સાથે બેસે છે ને. વઢવાણના વિપ્ર બેચર ભટ્ટને બોલાવી અને મહારાજ એમની પાસે અક્ષર જ્ઞાન શિક્ષણ એની પાસે અપાવે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. એ લક્ષણ એટલે કે ચારિત્રનું ઘડતર, સંસ્કાર, સંસ્કૃતિની જે ગળથૂથીમાં વાત આપવાની, એ શ્રીજી મહારાજ ખુદ આ પ્રમાણે દાદાને પોતાના ખોળામાં બેસાડી અને આવી રીતે આપી રહ્યા છે. આ બધા જ મુક્તો અહીંયા ભેગા થયા છે. મુક્તાનંદ સ્વામી છે ને, એ નારદજીનો ખુદ અવતાર હતા. ગોપાળાનંદ સ્વામી ખુદ કૃષ્ણ ભગવાનનો અવતાર ગણાતા. નિત્યાનંદ સ્વામી બૃહસ્પતિનો અવતાર છે. શુકાનંદ સ્વામી શુકજીનો અવતાર છે. અને આ પ્રમાણે દાદા ખાચર એ પણ અર્જુનનો અવતાર છે. એ કોઈ સામાન્ય માણસ નથી, પણ સાક્ષાત અર્જુન બીજે રૂપે, બીજે સ્વરૂપે દાદો બનીને આ વખતે આવ્યા છે. જીવબા

રાજાજી અને લક્ષ્મીજીનો વન વિચરણ દરમિયાનમાં મળેલા અને એ જ સિદ્ધવલ્લભ રાજા ભગવાનના દર્શન પુણ્ય પ્રતાપે કરીને બોટાદ ગામની અંદર આ રીતે એટલે આવા મુક્તોનો સમુદાય દાદાની આંખો જોઈ રહી છે, એની બધી ક્રિયા જોવે છે અને ધીમે ધીમે મહારાજના સુખ સાનિધ્યની અંદર આ પ્રમાણે દાદા ખાચર હવે મોટા થઈ રહ્યા છે. આગળ આપણે જોયું.

મજા આવશે જોવાની. અને મુક્તાનંદ સ્વામીને મહારાજ આજ્ઞા કરે છે કે ભાઈ તમે જઈને વાત કરો. તો કે મહારાજ આપની આજ્ઞા નથી ને, અમારે તો સ્ત્રીઓને સાથે કેવી રીતે વાત કરાય. મહારાજ કહે છે કે આડો પડદો રાખીને અમારી આજ્ઞાથી તમે જઈને વાત કરો. અને મુક્તાનંદ સ્વામી એમના બેનને વાત કરે છે, સાંભળ બેની હરી રીજાની રીતડી. અને ચાર પદ સંભળાવીને વાત મૂકે છે. એમના બેન એને લેવા માટે આવ્યા હતા ને, એ પણ મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા માટે જાય ને, પાણીની અંદર સમાઈ જાય ને, એવી રીતે જે કોઈ આવે ને એ આ પ્રમાણે સમય જાય છે. અને ત્યાં જ અઠ્ઠે દ્વારકા કરીને આ પ્રમાણે રહેવા લાગે છે. સુરા ખાચર કરીને મોટા દરબાર છે લોયાના, એ પણ યતિનો અવતાર જેવા કહેવાય, એ પણ અહીંયા દાદાના દરબારની અંદર આવે. આવો મોટો દરબાર, પણ દાદાના દરબારની અંદર નાની મોટી કોઈ પણ પ્રકારની સેવા કરવાની હોય. અને શ્રીજી મહારાજ દરબાર ગઢમાંથી ઘેલા નદીએ જતા હોય ને, મહારાજ તો ઘોડા ઉપર બેસીને જાય, માણકી ઘોડી ઉપર બેસીને જાય. આ બધા દરબારો જે ઘોડા ઉપર બેસવાવાળા, મહારાજ આજ્ઞા ન કરે તો કોઈને ઘોડા ઉપર ન પણ બેસાય. તો મહારાજના દર્શન માટે આમ પાછા પગલે આગળ પાછળ એટલા બધા આમ ઓતપ્રોત થયેલા હોય ને, દાદાની આંખો આ બધું જોવે છે. એના મનની અંદર થાય કે આ હું શું જોઈ રહ્યો છું. ભલે મને વર્ણન શક્તિ હું કોઈને કહી ન શકું, પણ આવું એક દિવ્ય વાતાવરણ દાદાને મળી રહ્યું છે. અને એ વાતાવરણને કારણે જ દાદાની જે આખી જીવન પદ્ધતિ, દાદાની આખી જે રહેણી કહેણી છે ને, એ પુત્રના લક્ષણ પારણામાંથી દાદો પણ એક કંઈક દિવ્ય, કોઈક આ લોકનો કોઈક મનુષ્યનો હોય ને, એવો જ આખો એનો ઉછેર થઈ રહ્યો છે. એની રહેણી કેણી, બોલવું બેસવું, ભલે બાળક છે ને પણ મોટો માણસ મેચ્યોર હોય ને, એવી એની બધી જ ક્રિયા છે. એનો વિવેક, એની વાણી, એનું વર્તન. કોઈ ગયા આવ્યા દરબારની અંદર, નવા નવા આવા બધા માણસો આવે ને, એને દાદો પોતે પણ એવા મીઠા સ્વરથી આવકારે, એની આંગળી પકડીને છેક મહારાજની સાથે લઈ જાય, અક્ષરરોડીને મહારાજના દર્શન કરાવે. મહારાજ કોઈ વાર પોઢ્યા હોય અને આવો કોઈક નવો આગંતુક આવે ને, તો મહારાજે જે કંઈ લીલાઓ કરી હોય, ચરિત્ર કર્યા ને, એની વાત દાદો કહેતો હવે તો થઈ ગયો છે. અને દાદાને ધીરે ધીરે મહારાજે જોયું કે હવે એની બુદ્ધિ શક્તિ આવડત આ પ્રમાણે બધું ખીલવા લાગ્યું છે. તો મહારાજ પણ આ પ્રમાણે દાદા માટે ખૂબ વધારે વિશેષ ને વિશેષ સમય પણ આપે છે અને ધ્યાન પણ આપે છે. અને એ સમયે આ જે રાજવી કુમારો હોય ને, એ લોકોને સ્પેશિયલ બધી વિદ્યાઓ શીખવાડવામાં આવે. એટલે કે મહારાજ હવે છે ને એને અશ્વવિદ્યા શીખવાડે છે, ઘોડા ઉપર બેસવું. આમ તો આપણે પણ એમ થાય કે કોઈ ઘોડો જોઈએ ને તો કે આપણે ઘોડા ઉપર બેસીએ, પણ કોઈ પણ અજાણ્યો માણસ ઘોડા ઉપર બેસે ને તો ઘોડાને કંઈ કરવાની જરૂર, આમ આમ કરે ને તો આપણને હેઠો નાખી દે, એ પર બેસવા ન દે, કારણ કે એને ભાર લાગે ને. એ તો ભાવ હોય ને, તમે એને તમારો કરો ને તો એ બેસવા દે, પછી એમને એમ કંઈ બેસવા ન દે. એટલે મહારાજ દાદાને હવે ઘોડા ઉપર બેસતા શીખવાડે એટલું નહીં, પણ ઘોડાની ઉપર બેસવું ને, એમાં પણ અશ્વની આખી એક વિદ્યા હોય છે. અને જૂના જમાનાની અંદર તો એવી શાળાઓ હતી કે જેમાં ફક્ત અશ્વ વિદ્યા જ શીખવવામાં આવે. બ્રહ્માનંદ સ્વામી ભુજની અંદર પિંગળ વિદ્યાની સાથે સાથે અશ્વ વિદ્યાની અંદર પણ પારંગત થઈને આવેલા. મહારાજ અહીંયા આગળ હવે દાદાને અશ્વ વિદ્યા શીખવાડે, ઘોડા ઉપર કેવી રીતે બેસવું, બેઠા પછી ઘોડા ઉપરથી પડી ન જવાય કેવી રીતે, એ બધું શીખવાય. પછી ઘોડાને દોડાવવાનો, ત્યારે પણ પડી નહીં જવાય. પછી ઘોડો છે ને આમ ચાલતો હોય ને ચાર પગે, તો આગળના બે પગ ઊંચા કરે, ફક્ત બે પગ ઉપર જ આમ 60 કે 70 ડિગ્રી ઉપર આમ ઘોડો આખો ઊભો થઈ જાય. એ સમયે તો ગમે તેવો અસવાર હોય તો આમ સરકીને પડે જ ને હેઠો, એવા સમયે પણ ન પડવું. એટલું જ નહીં પણ

ઘોડો જ્યારે દોડતો હોય ને ત્યારે ઉપર બેઠેલો અસવાર ઊભો થાય, ઘોડાની ઉપર ઊભું રહેવાનું, અને ઘોડો દોડે ને એની સાથે ઊભા ઊભા પણ એની સાથે જવાનું. અને ઘોડો દોડતો હોય ત્યારે ઊભેલો અસવાર છે ને પાછો ઘોડા ઉપર બેસી જાય અને ઘોડાની જે ડોક હોય જ્યાં જે કેસવાળી લટકતી હોય ત્યાં પાછો લટકી જવાનું, આમ નીચે આવવાનું, વળી પાછું ઉપર આવી જવાનું, વળી ઊભા થવાનું, બેસવાનું, એક બાજુ થવાનું, આ બાજુ તરી જવાનું. કારણ કે લડાઈની અંદર જાય ને કોઈ ગોળી મારે ને તો આમ સાઈડમાં જતું રહેવું પડે, આ બાજુ આવે તો આમ બાજુ જતું રહેવાનું, કંઈક નીચેથી ગોળી આવે તો માથામાં ન વાગે એટલે ઊભું થઈ જવાનું, ભલે પગમાં વાગે ને માથામાં વાગે એમાં ફરક, તો એવા સમયે ઊભું થવું પડે. કોકવાર એવું બને કે માથામાં વાગતા તો આમ એકદમ ઘોડાની સાથે આખું શરીર સૂઈ જવાનું, ઉપર સૂઈ જવાનું. એવી જે જાત જાતની અશ્વવિદ્યા એ મહારાજ ખુદ એમને રસ લઈ અને શીખે લક્ષ્મી વાડીની અંદર.

એ મહારાજ ખુદ જયારે ઘોડા ખેલવતા હોય, અને મહારાજ તો ભગવાન તો પોતે પૂર્ણ કહેવાય ને, એને તો બધી વિદ્યાઓ હસ્તગત હોય, તો ભગવાનને લૌકિક જે 64 વિદ્યા અને બીજી બધી જે 90 જેટલી 92 કળાઓ કહેવાય ને, એ બધી જ કળાઓની અંદર ભગવાન પ્રવીણ હતા. મહારાજ પણ બહુ જ એક અચ્છા ઘોડા ચાલક ખેલક હતા. એટલા માટે દા કાઠી દરબારોને મહારાજની મૂર્તિની વિશે સ્નેહ થયેલો કે ભાઈ આ આપણા કરતાં ઘોડાને સારો ખેલવી જાણે છે, ચલાવી જાણે છે, દોડાવી જાણે છે, અને ઘોડાની જે કંઈ બધી રીત રસમ હોય એ બધું જ જાણે છે. અને એટલું જ નહીં પણ મહારાજની આગળ દૈવી માણકી, એનો અત્યારે આપણે ઇતિહાસ કહેતા નથી, પણ એ પણ એક મુક્ત જીવ હતો, અને એ ભગવાનની સેવા કરવા માટે જ ઘોડીનું રૂપ લઈ અને દુનિયાની અંદર ન હોય એવી દેખાવ અને પર્સનાલિટી વાળી આ માણકી ઘોડી હતી. કાઠી દરબારો તો માણકીની સામે જ જોઈ રહ્યા હતા કે શું ભગવાનની પાસે ઘોડી છે. તો એવી રીતે મહારાજ પોતે જ રસ લઈ અને દાદાને આવી બધી વિદ્યાઓ શીખવાડે છે. વળી એક સુરતના પીતાંબર કાયસ્થ કરીને હતા, એને મહારાજ બોલાવીને કેટલીક રાજવિદ્યાની બીજી બધી જે બધી કળાઓ હોય એ પણ મહારાજ આ પ્રમાણે દાદા ખાચરને શીખવાડે છે. એટલે કે એક તો સંતોનું આવું સાનિધ્ય, હવે શ્રીજીની જે દિનચર્યા, મહારાજની લીલા અને ક્રિયા, સ્વામિનારાયણ ભગવાન વહેલી સવારે સૂતા હોય ને ત્યાં આ બધા જે સંતો ત્યાં આવ્યા છે ને, એ ભલે દાદાના દરબારમાં બધા નહોતા રહેતા પણ વહેલી સવારનો પોર થાય, કેટલાક મુક્તાનંદ સ્વામી જેવા સંતો થોડાક દરબારમાં રહેતા હતા, બીજા બધા ઘેલાના કાંઠે ને બીજે ત્રીજે પડ્યા રહેતા હશે, પણ વહેલી સવારનો પોર થાય ને પુરુષોત્તમ નારાયણ હજી પોઢ્યા હોય ને ત્યાં એના દર્શન કરવા માટે ત્યાં આગળ આવીને બધા ઊભા હોય. દાદો કોઈ વાર વહેલી સવારે ઉઠી ગયા ને જોયા ને તો એક અદભુત દિવ્ય વાતાવરણ, સવારના પોરની અંદર સંતો ભગવાનનું ધ્યાન માનસી કરતા હોય, કોઈ કીર્તન ગાન કરતા હોય ને, એ વાતાવરણની જે રંગત જામે ને એ તો એક અલૌકિક હોય. વહેલી સવારની અંદર એ સંતો આવીને ધ્યાન ધર ધર્મના પુત્ર, કોઈ ભગવાન દાદા જોવે ને એના મનની અંદર એક બહુ જ ઊંડા સંસ્કાર પડી રહ્યા છે કે આ કેવું મારા ભાગ્ય કહેવાય, કેવી મારા ઉપર અદ્ભુત કરુણા ને કૃપા કહેવાય કે મને આવા એક સ્થાનની અંદર ઉછેરવાનું મળે છે. તો આવી બધી લીલાઓ પણ મહારાજની જોઈ રહ્યા છે. બધા ભક્તો સંતો આવી મહારાજને ઉઠાડતા, પ્રાત થયું મનમોહન પ્યારા પ્રીતમ શુરયા પોઢીરે, અને ભગવાનને એવી રીતે જુદા જુદા ભાવથી જગાડે, હે મુખડું જોયા વિના પાણી એ ન પીવું, પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવું, વહેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાળું, વહેલા ઉઠીને આ પ્રમાણે ભગવાનને નિરખવા માટે આવે, અને વળી ભગવાન પાછા ઊભા થાય અને પછી દાંતણ કરવા બેસે ને તો સરસ મજાનો બાજોઠ એના પર મખમલનું કપડું પાથરી દે, રસિયો જીરાય આંગણ બેઠા કોમળ દાંતણ કરવા રે, મખમલની ગાદી બહુમૂલી પાટ ઉપર પાથરવારે. ભગવાન દાંતણ કરવા બેસે ને સરસ મજાનું તાંબા કુંડીને ગંગાજળ લાવીને મૂક્યું હોય, અને ભગવાન પોતે દાંતણ કરતા હોય ને, અને એ સમયે બધા ભક્તો આવે ને અને ભગવાનના દર્શન કરતા હોય, એ દર્શન પણ કહેવાય દાસ મળ્યા સહુ દર્શન કારણ, જગને પાર ઉતરવારે, દાંતણ કરતા હરિને નિરખ્યા તે નાવે ભાવ ફરવારે. ભગવાનને દાંતણ કરતા કરતા જોવે ને એને પછી બીજો પુનર્જન્મ ન વિદ્યતે, એને પછી બીજી વાર જન્મ ધારણ કરવાનું હોય નહીં. આવી દિવ્ય લીલાઓ, આવી દિવ્ય ક્રિયાઓ દાદો જોઈ રહ્યો છે. અને શ્રીજી મહારાજ કોઈક વાર ગંગાજળીએ ત્યાં બાજુમાં ચોકડી હતી એમાંય સ્નાન કરતા, પણ શ્રીજી મહારાજ તો ઘણી વાર આપણે જાણ્યું છે કે શાકોત્સવ હોય, રંગોત્સવ હોય, રાસોત્સવ હોય,

રસોત્સવ હોય, રસનો ઉત્સવ કરે. ઉનાળાના સમયમાં કેરીની સિઝન હોય અને ભગવાન બધાને રસ પાય ને તો રસોત્સવ કહેવાય. હે, પછી રાસ રમે ને દાંડિયા રાસ તો એ રાસોત્સવ કહેવાય. શાક, રીંગણાનું શાક બનાવીને ભગવાન પીરસે તો શાકોત્સવ કહેવાય. ફૂલદોળનો ઉત્સવ આવે ત્યારે બધાના ઉપર રંગ છાંટે ને એને રંગોત્સવ કહેવાય. પણ શ્રીજીના સાનિધ્યની અંદર દરરોજ એક બીજો ઉત્સવ થતો હતો અને સ્નાન ઉત્સવ. શ્રીજી મહારાજ જ્યારે સ્નાન કરવા જાય ને ત્યારે સામાન્ય રીતે વિશ્વના ઇતિહાસની અંદર કોઈ એવી વ્યક્તિ, મહાપુરુષ કે સાધુ સંત કે એવી કોઈ થયા નથી કે જે સ્નાન કરતા હોય ત્યારે કોઈને સાથે રાખે. માણસની આ એક ક્રિયા એવી છે કે એમાં એકાંત હોય તો એને વધારે અનુકૂળ આવે. ભગવાન તો સ્નાન કરવાની સાથે પણ આખો મોટો સમુદાય લઈ આવ્યા.

અને જે ગાતા વાજતા વાજતા વાજા અગણિત વાજા વાગે, હારે બધા બેન્ડ વાજા વગાડતા જાય, અને મહારાજ પોતે ઘેલા નદીમાં સ્નાન કરવા જાય. અને આપણે સૌ જોઈએ છે ને, જાણે ઘેલા નદીના હરે નિર્મળ નિર્વાખાણી સંત હરિજન ને

ને કીર્તન ગાતા નાતા કીર્તન ગાયને ગવરાવે, ગિરધર નાય ને ગોપીઓ ગાય, હારે જોઈ પ્રેમાનંદ વારી જાય. કે બધાના સાનિધ્યની અંદર બધાના સાથે જ મહારાજ આ પ્રમાણે દરરોજ સ્નાન કરવા જાય, અને દાદાને પણ આ રીતે મહારાજ પોતે સાથે લઈ ગયા. સ્નાન કરીને પછી આવે અને પછી મહારાજે વસ્ત્રાભૂષણ ધારણ કર્યા, કોઈક મહારાજ માટે ચંદન ઘસતું હોય, કોઈ વળી મહારાજ માટે વહેલી સવારે લક્ષ્મીવાડીએ કડકડતી ઠંડીમાં પણ ત્યાં જઈને પુષ્પ, તાજા પુષ્પ લાવી અને મહારાજ માટે હાર બનાવી રહ્યા, એને લક્ષ્મીવાડી શ્રીજીને રૂડી રળિયામણી ત્યાં જઈને એક એક ભગવાનનું નામ લેતા લેતા પુષ્પ ચૂંટીને લાવી અને એની માળા બનાવતા, અને પછી મહારાજ નાય વસ્ત્ર પહેરીને દાદાના દરબારમાં આવે ને એ સમયે ભક્તો પૂજા કરવા આવે, કોઈ તિલક કરે, કોઈ ચાંદલો કરે, કોઈ મહારાજને પુષ્પની માળા પહેરે.

0: આવા દરરોજ 5-15 સાધુઓ અને મુમુક્ષુઓ ભાઈઓ અને ભાઈઓ દાદાના દરબારમાં આવી અને આવી ભક્તિ કરતા, મીરાને ભૂલાવે એવી એ જ મેવાડની એક રાજ રાણી જમકુબા.
1: ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાની જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ વહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની

जय अक्षर पुरुषोत्तम महाराज नी जय, गुणातीतानंद स्वामी महाराज नी जय, भगत जी महाराज नी जय, शास्त्री जी महाराज नी जय, योगी जी महाराज नी जय, प्रमुख स्वामी महाराज नी जय, दिल्ली अक्षरधाम महोत्सव नी जय। ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિશે એક વાતો આપણે બે દિવસથી સમજીએ છીએ અને એમાં જેવા શ્રીજી મહારાજ ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે એ બધી વાતો આપણે બે દિવસથી સમજતા હતા। આ વાતો જ્યારે જ્યારે અનેક એવા આધ્યાત્મિક ગુણો પર આપણે દ્રષ્ટિ ફેરવીએ છીએ ત્યારે એ બધે જ ઠેકાણે આપણને શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં અનહદ સામ્યતા જણાય છે। કારણ કે એ જ શ્રીજી મહારાજ આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે અને જેવું કાર્ય શ્રીજી મહારાજથી થતું એવું જ કાર્ય આજે પ્રમુખ સ્વામી મહારાજથી પણ થાય છે। જેવો લીલો પલ્લવ સત્સંગ મહારાજના વખતમાં હતો એવો જ લીલો પલ્લવ સત્સંગ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે। કારણ કે અનંત ગુણો જે શ્રીજી મહારાજમાં હતા એવા જ દિવ્ય અને કલ્યાણકારી ગુણો એ આજે આપણે આપણા પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ જોઈએ છીએ। ત્યારે એ જ મહારાજ સાક્ષાત પ્રગટ છે એ વાતની આપણને 100% પ્રતીતિ બેસે છે। તો મહારાજે જેવું કાર્ય કરી બતાવ્યું, જેવી લોકચાહના અને સમર્પણ એમને પ્રાપ્ત થયેલી, એવું જ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી બતાવ્યું છે અને એવી જ લોકચાહના અને એટલું જ લોક સમર્પણ આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ મળી છે। એનું કારણ એ જ કે શ્રીજી મહારાજ એમનામાં સાક્ષાત રહ્યા છે। શ્રીજી મહારાજના વખતમાં ઇંગ્લેન્ડના જે બહુ જ મોટા ઇતિહાસકાર હેનરી જ્યોર્જ બ્રિગ્સ એ પોતે ભારતવર્ષમાં બધી જ જગ્યાએ ફર્યા અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ બધે ફર્યા અને સિટીઝ ઓફ સૌરાષ્ટ્ર એ પુસ્તક એમણે લખ્યું છે અને એમાં એમણે શ્રીજી મહારાજનો ઉલ્લેખ કર્યો છે। એમણે પોતે લખ્યું છે કે સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ બાય હિઝ ડિસાઇપલ્સ, કે સહજાનંદ સ્વામી છે એમને પ્રત્યે એમના શિષ્યોનો જે પ્રેમ હતો એ માની ન શકાય એ હદથી, એ હદ સુધી એ શિષ્ય એમને પ્રેમ કરતા, કે સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ બાય હિઝ ડિસાઇપલ્સ કમ્પ્રાઇઝિંગ મેન ઓફ સ્ટેટસ ઓફ વેલ્થ, દેર આર ઓલ્સો મેન હુ આર પુઅર, મેની ઓફ ધેમ ઇગ્નોરન્ટ, મેની ઓફ ધેમ રૂડ, યેટ દે લવ્ડ સહજાનંદ। એ ગમે તે પ્રકૃતિના હતા, ગમે તે ઊંચ નીચ ભેદભાવના લોકો હતા સમાજમાં, ગરીબ કે તવંગર હતા, બુદ્ધિશાળી કે અબુધ હતા, પણ બધા એ સહજાનંદ સ્વામીને અપાર પ્રેમ કરતા। અને પછી એમને લખ્યું, વન રીઝન બિહાઇન્ડ ધેટ કુડ બી દેટ હી બ્રોટ અબાઉટ અ ગ્રેટ અવેકનિંગ ઇન ધી પાથ ઓફ મોરાલિટી, રિલિજિયોસિટી એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઇન ધી સોસાયટી, કે એક કારણ એ પણ હતું કે આ સહજાનંદ સ્વામીએ એ સમાજમાં એ નૈતિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના માર્ગે ઘણો બધો એ લોકોને પ્રદાન કરેલું અને ઘણો બધો વિકાસ લોકોના અંતરમાં કરેલો। એટલે મહારાજનું આ કાર્ય તે વખતના આવા બુદ્ધિશાળી હોશિયાર અંગ્રેજ અમલદારો પણ જાણતા અને બિરદાવતા, અને મહારાજની જે લોકચાહના હતી, લોકો તરફથી જે સમર્પણ હતું એ પણ લોકો જોઈ શકતા। 1991ની સાલમાં જ્યારે અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાયો અને તે વખતે 34 દિવસના મહોત્સવમાં ભારતનું દર્શન આટલું ભવ્યતાથી પ્રથમ વખત પશ્ચિમ જગતને થયેલું, બહુ જ સુંદર બધા ફોક ડાન્સીસ, આર્ટ્સ, ક્રાફ્ટ્સ, ડિઝાઇન્સ, સેમિનાર્સ, કોન્ફરન્સીસ, એક્ઝિબિશન્સ, બધું બહુ જ સુંદર થયેલું અને પશ્ચિમના લોકોને પહેલી વખત કદાચ આવી અદ્ભુત એક ઝાંખી થયેલી કે ભારત વર્ષ આવું એક સાંસ્કૃતિક કુબેર છે, આટલું સમૃદ્ધ છે એ પહેલી વખત કદાચ પરિચય થયો હશે। અને એ મહોત્સવમાં સ્વયંસેવક તરીકે નાના મોટા ભાઈ ભાઈ બધા ખૂબ શ્રદ્ધાથી જોડાયેલા, કોઈ અઠવાડિયાની સેવાથી લઈને 6 મહિના અને વર્ષ ને 2 વર્ષની સેવા પણ કરેલી। તો તે વખતે ઉત્સવમાં રોજ ઘણા બધા એવા પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ આવતા
અને ઘણા બધા ભારતીયો જે ત્યાં અમેરિકામાં રહીને ઘણી બધી પ્રગતિ અનેક ક્ષેત્રોમાં કરી હોય એ તમામનું પણ સન્માન આપણે કરતા. ઘણા બધા ત્યાંના અમેરિકન્સ પણ આવતા, એમાંના એક ટેક્સાસ સ્ટેટના સ્ટેટ એટોર્ની જેક લેડ એ પોતે ત્યાં ઉત્સવમાં આવેલા. ત્યાં સ્થાનિક આપણા હરિભક્તો સાથે એમને ખૂબ સારો પરિચય, એમના પરિચયને લીધે આપણે ઉત્સવમાં આવેલા. ઉત્સવમાં બધે જ ઠેકાણે ફર્યા અને સ્વયંસેવકોને મળ્યા. એ બધાની સમર્પણ ભાવનાથી પોતે ખૂબ રાજી થયા. ઘણા બધા સ્વયંસેવકોને એમને પૂછ્યું પણ ખરું કે તમે શું કરો છો, એ લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ, બિઝનેસ બેકગ્રાઉન્ડ, બધું ઘણું બધું પૂછ્યું. અને એથી તો પોતે વધારે પ્રભાવિત થયા કે આવા દરજ્જાના લોકો નિસ્વાર્થ ભાવે નાનામાં નાની સેવામાં આ ઉત્સવમાં જોડાયા છે. પોતે અત્યંત રાજી થઈ ગયા. અને મુખ્ય મંચ ઉપરથી જ્યારે એમણે પ્રવચન કર્યું ત્યારે એમણે વાત કરી કે યુ આર ઇન ધ ફેસ્ટિવલ, આઈ બીન ઇન્ફોર્મ્ડ દેટ દેર આર 2600 વોલિયન્ટર્સ યર. કે મને અહીંયા જાણકારી થઈ કે 2600 જેટલા સ્વયંસેવકો અહીંયા ઉત્સવમાં આ બધું સંભાળ રાખે છે. અને પછી એમણે વાત કરી કે મેની ઓફ ધેમ હેવ લેફ્ટ અસાઇડ દેર જોબ્સ, દેર બિઝનેસીસ, દેર હોમ્સ, દેર ફેમિલીઝ ટુ સર્વ યર ઇન ધ CFI. કે આટલું બધું લોકોએ કર્યું છે. અને પછી એ બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ માટે કે એની બડી હુ કેન ઇન્સ્પાયર ધીસ કાઇન્ડ ઓફ લીડરશીપ ઇઝ નોટ ઓનલી અ વાઇઝ પર્સન, ઇઝ નોટ ઓનલી અ ક્રિએટિવ પર્સન, બટ અ પર્સન હુ ઇઝ ડિવાઇનલી ઇન્સ્પાયર્ડ ટુ લીડ પીપલ. કે જે વ્યક્તિ આટલું બધું સારું નેતૃત્વ પૂરું પાડી શકે, આટલી બધી લોકચાહના અને સમર્પણ પ્રાપ્ત કરી શકે, એ કોઈ સામાન્ય બુદ્ધિશાળી અથવા તો ક્રિએટિવ વ્યક્તિ નથી. પણ જે વ્યક્તિને એક ભગવાનનો દિવ્ય સંચાર હોય કે તમે પૃથ્વીના અનેક લોકોને આ તરફ લઈ જાઓ, એ દિશા અને ગતિ બંનેને જે દિવ્યતાથી પ્રાપ્ત થઈ હોય, એ જ વ્યક્તિ આટલા મોટા સમુદાયને આ ચોક્કસ દિશામાં લઈ જઈ શકે. તો આવી રીતે સ્વામીશ્રીના કાર્યથી પણ ઘણા બધા આવા બુદ્ધિશાળી પ્રભાવિત થયેલા છે. આ વિષય તો ઘણો બધો લાંબો અને પહોળો છે, પણ આપણે એટલું સમજી શકીએ કે આવી રીતે જેવું મહારાજનું કાર્ય હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ કાર્ય સમાજમાં દેખાય છે. અને એ સેવાની ભાવના લોકોના અંતરમાં ક્યારે પ્રગટ થઈ? જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નૈતિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતા લોકોએ નિહાળી છે. ખાલી નિહાળી નહીં, એ લોકોએ અનુભવી છે. અને એ અનુભવના આધારે એમના પ્રત્યે જે અપાર લાગણી અને પ્રેમ લોકોના અંતરમાં જાગે છે એ એમની જબરજસ્ત મોટી સિદ્ધિ છે. તો જેવું મહારાજનું કાર્ય હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ કાર્ય દેખાય છે. એનું કારણ આપણે પહેલાં સમજેલા કે એમનામાં અપાર ગુણો રહેલા છે. અ સી ફૂલ ઓફ વર્ચ્યુઝ, એ દરિયો સમુંદર ભરીને એમનામાં એ ગુણો બધા રહેલા છે. એટલે એ વ્યક્તિત્વની અદ્વિતીયતા એ આપણને સ્પષ્ટ આંખે ઉડીને વળગે છે. જો શ્રીજી મહારાજમાં અનંત અપાર ગુણો, એમ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ અનંત અપાર ગુણો છે. શ્રીજી મહારાજ જેવા નમ્ર અને વિવેકી હતા એટલા જ નમ્ર અને વિવેકી આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને જણાય છે. શ્રીજી મહારાજ એક વખત કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા હતા. તે વખતે જ્યારે ભુજમાંથી 18-20 દિવસનો સમયો બધો પૂરો કરીને મહારાજ ત્યાંથી વિદાય લેતા હતા અને માણકી ઘોડી ઉપર અસવાર હતા, ભુજના બધા હરિભક્તો મહારાજને વિદાય આપવા માટે સાથે ચાલતા હતા કે ગામના પાદર સુધી મહારાજને વિદાય આપી આવીએ. અને તે વખતે એ ભુજના દિવાન ફતેહ મહંમદ એ પણ ઘોડા ઉપર બેસીને સવારે નગરચર્યા માટે નીકળેલા. ફતેહ મહંમદે દૂરથી જોયું, એમને ખ્યાલ તો આવી ગયો કારણ કે એમને સમાચાર પણ હતા કે ભુજ નગરીમાં સ્વામિનારાયણ આવ્યા છે. પોતે મુસ્લિમ અને કોઈ વિશેષ સંપર્ક આપણા હરિભક્તોનો હશે નહીં એટલે દર્શન માટે તો નહીં આવેલા, પણ એમને ખબર હતી કે સ્વામિનારાયણ અત્યારે આપણી નગરીમાં છે. અને એમને જોયા, સામાન્ય એમના વિશે વર્ણન અને વાત એમણે સાંભળેલી, આટલો મોટો સમુદાય જોયો એટલે ખ્યાલ તો આવી ગયો કે આ સ્વામિનારાયણ છે. પણ એમ જોઈ જ રહ્યા કે સ્વામિનારાયણ ઘોડા ઉપર સવાર છે, સાથે ઘણા બધા બીજા અસવારો છે, ઘણા સંતો છે અને ઘણા બધો મોટો સમુદાય એક તસે એમની એક નજરે એમની સામું આમ જોઈ રહ્યા છે. જેમ ચાતક હોય એ આમ જોઈ રહે એવી રીતે આમ જોઈ રહેલા. ત્યારે એ ફતેહ મહંમદને એમ થયું કે આ ગજબનું લોકાર્ષણ એમને પ્રાપ્ત કરેલું છે. અને ત્યારે એ સમુદાયમાં એક આપણા હરિભક્ત ગોવિંદભાઈ હતા, એમને બોલાવીને ફતેહ મહંમદે કહ્યું, કારણ કે પાડોશમાં નજીક રહેતા હતા એટલે પરિચય હતો, કે આ સ્વામિનારાયણ છે. તો કે હા, તો કે એમના ચહેરા ઉપર કેટલું બધું ખુદાઈ નૂર છે, પહેલી વાત એમણે આ વાત કરી. અને બીજું કીધું કે સ્વામિનારાયણ ખુદા સાચા. ત્યારે ગોવિંદભાઈએ પૂછ્યું કેમ? તો કે આટલા બધા લોકો એમની સામે એક નજરે જોઈ રહ્યા છે
આટલા બધા લોકો એમને વિદાય આપવા માટે આવ્યા છે અને આટલા બધા લોકો એમને હાર પહેરાવ્યો અને ચાંદલા કર્યા, એમની આખી છાતી ભરાઈ ગઈ છે હારથી, એમનું આખું કપાળ લાલ થઈ ગયું છે કંકુથી, છતાં એમના ચહેરા ઉપર એમની આંખોમાં જે નમ્રતા છે, જે વિવેક છે, એ ખુદાઈ નૂર ખુદા સિવાય સંભવે નહીં, માટે તારા સ્વામિનારાયણ તો ખુદા છે. એવું ફતેહ મહંમદને મહારાજના પ્રથમ દર્શને મહારાજની નમ્રતા અને વિવેક ખૂબ જ સ્પર્શી ગયેલા અને પછી કહ્યું કે આટલા સન્માનમાં આટલા નમ્ર રહી શકે, આટલા વિવેકી રહી શકે, એ તો ખુદા કે ખુદા તાલા સિવાય સંભવે નહીં. એ ફતેહ મહંમદને સ્પર્શી ગયેલું 1992 સાલમાં જ્યારે આપણે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, ત્યારે આપણા ઉત્સવ દરમિયાન ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો રોજ પધારતા, એમાં ગૌરાંગ ચટ્ટોપાધ્યાય, બહુ મોટા એન્થ્રોપોલોજિસ્ટ, એ પણ આવેલા બેંગ્લોરથી મુંબઈ ને મુંબઈથી અમદાવાદ, એ પ્લેનમાં આવેલા અને અમદાવાદથી પછી આપણે ઉત્સવમાં પધારેલા, અને લગભગ દુનિયાના 40 દેશોના જુદી જુદી યુનિવર્સિટીમાં પોતે વિઝિટિંગ પ્રોફેસર તરીકે અનેક વખત જઈ આવેલા, દર અઠવાડિયે લગભગ પરદેશ જઈને પોતે પ્રવચનો આપતા, અને આ વિષયમાં છેલ્લા 25-28 વર્ષથી પોતે એક ઓથોરિટી કહેવાય, આમ સાઉથ ઇસ્ટ એશિયામાં એક ઓથોરિટી કહેવાય એવી આ વ્યક્તિ. હવે એમણે ઉત્સવમાં બધા આપણા નગરમાં દર્શન કર્યા, બાળનગરી જોઈ, પછી પ્રદર્શન બધું જોયું, સ્વામીશ્રી સાથે પણ લગભગ 10-15 મિનિટ બેઠા, એમને ખૂબ ભાવ થઈ ગયો, ખૂબ લાગણી થઈ ગઈ, અને પછી એ ઉત્સવના મુખ્ય મંચ ઉપરથી મહંત સ્વામીએ સ્વામીશ્રી વતી અને સંસ્થા વતી એમનું સન્માન કર્યું, હાર પહેરાવ્યો, શાલ ઓઢાડી, અને પછી એમને પ્રવચન શરૂ કર્યું, અને પ્રવચનમાં એ બોલ્યા કે મારી એક બહુ જ વર્ષો જૂની માન્યતા આજે તૂટી છે, અમારો વિષય અમને શીખવાડે છે અને મેં લોકોને વર્ષો સુધી શીખવાડ્યું છે લગભગ છેલ્લા 2.5-3 દાયકાથી કે તમારે જીવનમાં કંઈક કરવું હોય, કંઈક કરી બતાવવું હોય તો તમારે બે જગ્યાએ જરા માથું મારવું પડે, તમને જો જગ્યા ન મળે તો કોઈ બે વ્યક્તિને આમ ખસેડીને પણ તમારે જગ્યા કરવી પડે, જો તમે તમારું માથું ઉચકતા ન શીખો તો આ લોકમાં તો બધી રીત રિવાજ એવી છે અને એવા લોકો તમારા આજુબાજુના સર્કમફરન્સમાં છે કે તમને ટપલી માળીને બેસાડી દે, તમારી ગમે તેટલી આવડત હોય, ગમે તેવા હોશિયાર હોય, ગમે તેવા બુદ્ધિશાળી ને શક્તિશાળી હો, પણ તમે જો ઇન્ટેલિજન્ટલી કામ ન કરો અને તમે જરા આઈનેસ એટલે કે હું પણ જરા દેખાડી અને તમે ફ્રન્ટમાં સામેથી ન આવો તો લોકો કોઈ દિવસ તમને આગળ કરશે નહીં અને આગળ આવીને કાર્ય કરવા દેશે નહીં. આ અમારી માન્યતા છે અને આ જ અમે શીખવાડીએ છીએ, એટલે થોડા માણસે હંમેશા ફ્રન્ટ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, આ અમે શીખવાડીએ છીએ. પણ આજે હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો, મારા જીવનમાં આવી વ્યક્તિ, આવું વ્યક્તિત્વ મેં પહેલી વાર જોયું કે જે જીવનમાં સામાન્ય ભણેલા હોય, સામાન્ય ભાષાકીય આવડત હોય એની પાસે, બીજી કોઈ વિશેષ શક્તિનું દર્શન પ્રથમ વખત મુલાકાત દરમિયાન ન થતું હોય, આવી સામાન્ય દેખાતી વ્યક્તિ આટલા મોટા એક સંપ્રદાયના વડા તરીકે બેસી શકે એ મેં મારા જીવનમાં પહેલી વખત અનુભવ્યું કે હાથ જોડીને નતમસ્તક રહીને પણ

પહેલો અને આપણે જાણીએ છીએ કે સ્વામી એમના જીવનકાળ દરમિયાન આવી રીતે જ બધું કાર્ય કર્યું છે. 1989-90 સાલમાં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ સંસ્થાના પ્રમુખ પદે 40 વર્ષ પૂરા થતા હતા તે વખતે આપણા સ્વામિનારાયણ પ્રકાશમાં એક ફોટોગ્રાફ છપાયેલો, વર્ષો જૂનો ફોટોગ્રાફ, જેમાં શાસ્ત્રીજી મહારાજ પારાયણના આસન ઉપર વિરાજમાન છે. બાજુમાં ખૂબ નાનકડા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ, જેમણે 5 દિવસની પારાયણ 7 દિવસની કરેલી, એ બેઠા છે. અને આમ એ ફોટોગ્રાફ આપણે જોઈએ છીએ કે સ્વામી બાજુમાં હાથ જોડીને બેઠા છે. અમૃતનારાયણ સ્વામીની ઓફિસમાં છે ફોટોગ્રાફ, આમ હાથ જોડીને બેઠા છે. એટલે એ ફોટોગ્રાફ સ્વામિનારાયણ પ્રકાશમાં ટાઇટલ પેજ ઉપર છપાયેલો અને એમાં નીચે લખેલું કે જે જે વાંચક વર્ગ છે એ લોકોને કંઈ પણ કડી સૂજી આવે તો એ કડી એમણે ત્યાં અમદાવાદ સ્વામિનારાયણ પ્રકાશમાં મોકલવી. ઇટ વોઝ અ ક્વિઝ કોન્ટેસ્ટ, એટલે કે આવતા સ્વામિનારાયણ પ્રકાશમાં આપણે 1, 2, 3 નંબર આપીને છાપશું. તે વખતે અમારી સાથે ત્યાં છાત્રાલયમાં એક મુકેશ થાનકી એક યુવક હતો, એ ભણતો હતો. એટલે બપોરે અમે લગભગ 11:30 કોલેજ જતા હતા. તે વખતે રીડિંગ રૂમમાં ખાલી, એટલે ન્યૂઝ રૂમમાં એ મેં જોતા હતા આમ થોડુંક ટાઇટલ ન્યૂઝપેપર, એમાં આ પ્રકાશ નજરે ચડ્યું. એટલે અમે લોકોએ થાનકીને કહ્યું કે જો થાનકી તું આમાં કંઈક લખ, કારણ કે બહુ સારો શાયર અને બધી ગઝલ પણ ઘણી બધી સારી બનાવે, એટલે તું લખ. ના ના મને ટાઈમ નથી, મારે કોલેજ જવું છે અને મારે અત્યારે મોડું થાય છે ને. પછી બધા હાથ પકડે કે ના ના કંઈક લખ કંઈક લખ. તમે કવિને એમ કહો બંદૂક દેખાડીને કે કંઈક પ્રોડ્યુસ કર, તો બિચારો એમ થોડે પ્રોડ્યુસ કરે, એટલે થોડું મૂડ જોઈએ. પણ છતાં બધાએ બહુ આગ્રહ રાખ્યો કારણ કે ડેટ બહુ જતી હતી, બીજા દિવસે છેલ્લી તારીખ હતી. અમે કીધું અમે મોકલી આપશો તું લખ. અને ઉતાવળ એક પેજનું નોટ ફાઇન આમ 4 લીટી લખી નાખી, અમે પોસ્ટ સરખી લખીને પોસ્ટ કરીને અમદાવાદ મોકલી. અને નેક્સ્ટ ઇશ્યુમાં એ ટાઇટલ પેજ ઉપર આવી ગયું. બહુ ક્રિએટિવ હતો ટાઇટલ પેજ, પણ એણે આ વાક્ય લખેલું જે સ્વામીશ્રીનું પૂરું જીવન એ આ 4 વાક્યમાં સમાઈ જાય છે, 4 કડીમાં સમાઈ જાય છે. એ થાનકીએ લખ્યું હતું સ્વામીશ્રી માટે આ દ્રશ્ય જોતા કે બચપનથી કશું જ કર્યું નથી મેં, એ સ્વામી કહે છે, બચપનથી કશું જ કર્યું નથી મેં, ફક્ત હસ્ત જોડ્યા છે, જગત કર જોડે જેમને આજ તો નારાયણે કર જોડ્યા છે. બહુ ફાઇન એને કડી લખેલી અને ઈશ્વર સાંઈને બહુ ગમેલી ટાઇટલ પેજ ઉપર મૂકેલી કે બચપનથી કશું જ કર્યું નથી મેં, ફક્ત હસ્ત જોડ્યા છે, જગત કર જોડે જેમને, કર એટલે હાથ, જગત કર જોડે જેમને આજ તો નારાયણે કર જોડ્યા છે. એટલે આ સ્વામીશ્રીનું એક વ્યક્તિત્વ છે. પણ જેવા મહારાજ નમ્ર અને વિવેકી હતા એટલા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ નમ્ર અને વિવેકી એ આપણને દેખાય છે. ગજબની સરળતા શ્રીજી મહારાજની હતી, એવી જ સરળતા આ નમ્રતા અને વિવેકની સાથે એ પ્રમુખ સ્વામી મહારાજની પણ આપણને દેખાય છે. જ્યારે ગઢડા મંદિરનું કામ ચાલતું, મહારાજ રોજ નિરીક્ષણ કરવા માટે પધારતા. એક વખત બપોરનો સમય હશે અને મહારાજ નિરીક્ષણ કરવા ગયા, કામેથી તો બધા મજૂરો અને કારીગરો બધા ઉતરી ગયેલા અને બધા જમવા માટે ગયેલા. એટલે મહારાજે સમય પૂછ્યો, એટલે મહારાજને કહ્યું, મહારાજ અત્યારે તો સમય લગભગ 12:30 છે. એટલે મહારાજ કોઈ કારીગરો તો હતા નહીં પણ એમને એમ ફરીને પાછા આવ્યા. અને પછી પાછા ત્યાં લાડુબાના ઓરડા પાસેથી પસાર થતા હતા ત્યાં જ ત્યાં પેલા કોન્ટ્રાક્ટર હશે આવીને શ્રીજી મહારાજને વાત કરી કે અમારે ખાટલી જોઈએ છે, પેલું ગુગળ છે એ ગાળવા માટે એક નાની ખાટલી હોય તો બહુ સારું. એટલે મહારાજે આમ જોયું અને બરાબર લાડુબાના ઓરડા પાસેથી મહારાજ પસાર થતા હતા અને મહારાજ આમ બાણું ખુલ્યું, એટલે મહારાજ ક્યાં ખાટલી પડી, લઈ જાઓ જાઓ તમારે કામ લાગશે. એટલે પેલો જે કારીગર છે અંદર જઈને ખાટલી લેવા ગયો ત્યાં લાડુબાના જે સેવક બાય હતા એણે જોયું, એણે પૂછ્યું કે ભાઈ આ ખાટલી તમે ક્યાં લઈ જાઓ છો, એટલે કે આ તો અમારે પેલું ગુગળ ગાળવું છે એટલા માટે લઈ જઈએ છીએ. તો કે કોને પૂછીને લો છો, તેમણે કીધું કે અમને, મેં તો આ મહારાજ સ્વામિનારાયણને પૂછ્યું, શ્રીજી મહારાજને પૂછ્યું ને એમણે મને કહ્યું છે. તો કે ખોટું ના બોલીશ, તો કે આ જાય. અને પેલા એ બહાર આવીને જોયું એમને બાય સેવકે, તો મહારાજ તો જતા હતા પણ એને કહ્યું કે તને એને લેવાનું કહ્યું, તો કે હા એને લેવાનું કહ્યું. ના કે લાડુબા આવે એને તું પૂછ અને હા પાડે તું આપું, એટલે કે મેં કીધું એમને મને કહ્યું છે. આ રગઝક ચાલતી હતી એ દરમિયાન મહારાજ ઉભા રહી ગયા. મહારાજે સાંભળ્યું કે પાછળ કંઈક રગઝક ચાલે છે અને પાછળ જોયું તો હજી પેલો ઓરડામથી ખાટલી લઈને બહાર નહોતો નીકળ્યો. એટલે મહારાજ ત્યાં ચાલ્યા, ત્યાં તો બંને વચ્ચે જરા ઝઘડો ચાલતો હતો, પેલો જે કડીયો હતો એ અને લાડુબાની સેવક બાઈ હતી એના વચ્ચે ખેંચતા ચાલતી. અને મહારાજ પોતે ગયા, મહારાજ કે એને આપી દો. એટલે પછી લાડુબાની બાઈ સેવક કે એમ ના આપું કે છે, લાડુબા કે તો જ આપું, એમના ઓરડાની વાત છે. મહારાજ કે પણ હું કહું છું તમને આપી દો કે તમે કોઈ ના ચાલે, મને લાડુબા કે તો જ હું આપું. તો મહારાજે કીધું કે સારું હું લાડુબાને વાત કરી દઈશ કે મેં કીધું એમ. કહીને મહારાજ પોતે નીચે વળ્યા અને મહારાજે પોતે ખાટલીનો પાયો પકડીને આમ સેટ ઢસડી. તો સામેથી લાડુબાના સેવકે ખાટલી પકડીને મહારાજના હાથમાંથી ખેંચી લીધી.
કે ના

0: તમને કે મહારાજ કે પણ હું વાત કરી દઈશ લાડુબાને, તો કે કંઈ જ નહીં કે એ લાડુબા આવે ને પછી એમને પૂછું ને હા પાડે તો જ. અને મહારાજ કે હસ ભાઈ પહેલાં કે ભાઈ રહેવા દે હવે પછી આપણે વાત. મહારાજ તો ત્યાંથી નીકળ્યા. લાડુબા જ્યારે ઓરડામાં આવ્યા ત્યારે એની સેવકે વાત કરી કે આવું થયું. લાડુ એકદમ ગરમ થઈ જાય અને સેવકને કે તું નીકળ જ સીધા ફાયર, તું નીકળી જ જા દરબારમાંથી. તે કોને ના પાડી ખબર છે અને એના કરતાં તે કોના હાથમાંથી ખાટલી ખેંચી દીધી તને ખબર છે? અને એને કાઢી મૂકી ઝઘડો કરીને ત્યાં પેલી રડી કે મેં એમાં ખોટું શું કર્યું છે. અને એને રડવાનો અવાજ મહારાજને અક્ષર રોડીમાં આવ્યો. તો મહારાજ ઊભા થઈને બહાર આવ્યા પાછા બપોરિયામ, મોટો ખેલ થઈ ગયો. તે મહારાજ ઊભા થઈને બહાર આવ્યા. મહારાજ કે શું થાય છે? ત્યારે લાડુબાએ કીધું કે આ તો કોઈ રીતે મંદિરમાં રખાય જ નહીં. તમે ધણી છો આ ગામના, આમ એટલે કે આ દરબારના, અને તમને આ એક ખાટલી માટી નાની એવી વસ્તુ માટે તમને ના પાડી દીધી, તમારા હાથમાંથી પાછી ખેંચી લીધી કે આને રાખું જ નહીં. ત્યારે મહારાજ લાડુબાને કે જો એવું નથી, કે એ મંદિરમાં છે ને આવું એક મમત્વવાળું માણસ જોઈએ, અને એને અમને ના પાડી એ દ્રષ્ટિકોણથી તમે ના જોશો. તમે એ દ્રષ્ટિકોણથી જુઓ કે એને મંદિરની વસ્તુનું કેટલું બધું મમત્વ છે, અને એ મમત્વ હોય તો મંદિરની બધી વસ્તુ સચવાય. માટે આવા માણસ તો દરબારગઢમાં જોઈએ, માટે એને તમે રાખો. મહારાજનો કેટલો તો પોઝિટિવ એટીટ્યુડ હશે. પણ આ મહારાજની એક બાજુ સરળતા પણ આપણને દેખાય અને બીજી બાજુ મહારાજનો એક પોઝિટિવ એટીટ્યુડ પણ આપણને દેખાય. પણ ગજબની સરળતા, એ તો ક્યાં શ્રીજી મહારાજ અને ક્યાં એક લાડુબાની નાની સેવક. હવે એને તો મહારાજે ના પાડી તો મહારાજ પોતે ત્યાં કહી શક્યા હોત કે તું નીકળી જા દરબારમાંથી. પણ પોતે તો ન બોલ્યા, પોતે ત્યાંથી એકદમ વિડ્રો થઈ ગયા. પણ આવી રીતે જ્યારે પ્રસંગ બન્યો ત્યારે પણ મહારાજે પ્રેમથી એમને સાચવી લીધા. તો જો આ મહારાજની ગજબની સરળતા હતી, એવી જ સરળતા આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજની પણ દેખાય છે. વર્ષો પહેલાં એક વખત સ્વામીશ્રી જ્યારે અટલાદરામાં હતા અને ત્યાં રસોઈ હતી, અને હરિભક્તોની રસોઈમાં એમના વડીલોની ઈચ્છા હતી કે અમારા બધા કુટુંબીજનો આવ્યા છે, બધા બહુ સત્સંગી નથી, અને સાથે સાથે ગામના લોકો પણ ઘણા બધા આવ્યા છે, તો આપ જાતે પૂરણપોળી બધાને અરે માલપુવા પીરશો તો બધા રાજી થશે. અને સ્વામી ઘણી વખત આવી રીતે પીરસવા પહેલાં નીકળતા પણ ખરા, અને પછી શારીરિક તકલીફ થઈ એટલે ખાલી દ્રષ્ટિ કરવાને પુષ્પ છાંટવા આવતા. અને હવે તો ઘણું બધું કાર્ય અને બધું વ્યાપ બહુ મોટો વધી ગયો એટલે પછી આપણને સ્ટેજ ઉપર આશીર્વાદ આપી દે છે રસોઈવાળાને. પણ આવું પહેલાં બનતું. સવારની સભા પૂરી થઈ એટલે સ્વામી કે ચાલો એમ કહીને સ્વામી અટલાદરામાં રસોડામાં અંદર ગયા, અને સ્વામી બધા માલપુવાની થપ્પી પડેલી અને માલપુવા એમાંથી ઉપાડી અને તાસમાં મૂકવા હતા. એક થપ્પી મૂકી અને જે બીજી થપ્પી મૂકતા હતા ત્યાં દૂરથી રસોઈ બહુ ઉપાડી, ઓય કે તમે રહેવા દો ઉપાડશો નહીં. એટલે સ્વામી આમ હાથમાં થપ્પી હતી ને આમ સામું જોયું ઊંચવાની, મૂકી દો એ થપ્પી તમે મૂકી દો કે છે. એટલે સ્વામી આમ ધીમેથી માલપુવાની થપ્પી મૂકી દીધી, અને ત્યાં તો પેલો રસોઈયો ચાલતો ચાલતો નજીક આવ્યો કે કોને પૂછીને તમે માલપુવા ઉપાડો છો? સ્વામી કે હરિભક્તોની રસોઈ છે એટલે બધાને પીરસવું છે, એ તમે પેલા ભંડારી સંતને પૂછો ને, હા પાડે તમને માલપુવા આપું. રસોઈયો કે સ્વામી કે બરાબર છે, હું એમને વાત કરી દઈશ અને મારે બધાને પીરસવું છે ને બધા બેસી ગયા લઈ જવું, એ તમે આ પેલા કાઢ્યું છે ને તાસમાં એક થપ્પી અંદર પાછી મૂકી દો. અને ભંડારી સ્વામી મન કે અસત બધા લઈ જાઓ, એની મન ના નથી. પણ એ ના કે એ આઈને મને પૂછે ને મને ખકડાવે કોણ લઈ ગયું, મારે શું જવાબ આપો? સ્વામી કે તમે એને કહેજો કે પ્રમુખ સ્વામી, યોગીજી મહારાજના વખતની વાત છે, કે તમે કહેજો કે પ્રમુખ સ્વામી મારે લઈ ગયા. તો કે એ બરોબર છે તમારી વાત, પણ એ કહેતો બાકી નહીં, યોગી મહારાજ આ બરોબર છે તમે નહીં. તો સ્વામી કંઈ જ બોલ્યા નહીં, બીજી થપ્પી બાજુ પર મૂકી દે. આ દ્રશ્ય લગભગ મથુરભાઈએ જતા એમને રસોડાની બારીમાંથી જોયું અને દૂરથી બૂમ પાડી. આ તો પાછા પટેલ એટલે પહેલાં તો બે શબ્દ જુદા બોલ્યા, અને પછી રસોયાને બૂમ પાડી કે આ બે કોડીના રસોયા તું કોને ના પાડસ? આ સંસ્થાના પ્રમુખ છે, આખી સંસ્થાના ધણી છે, શાસ્ત્રીજી મહારાજની જગ્યા છે, તું એના હાથમાંથી માલપુવા પાછા મુકાવશ? બહાર નીકળ કે એકદમ ફોર્મમાં કે બહાર નીકળ કે, અને અત્યારે તું મંદિર છોડી દે કે જતો રહે પાછો. પછી ધ્રુજી ગયો અને સ્વામીને ધ્રુજતા જો આ શબ્દ બોલાતા છે ને, સ્વામી એકદમ પાછાવાળા એમને રોક્યા. સ્વામી કે તમે એને નાખી જાશો, એ બિચારો નાનો માણસ છે, પગારદાર માણસ છે, એને ભંડારી સંતે કહી રાખ્યો કે ભાઈ આજે રસોઈ છે અને કોઈ ગમે તે લેવા આવે ને બીજા પાછા રસોઈ વગર ના હોય એને પીરસાઈ જાય તો રસોઈવાળા માલપુવામાં રહી જાય, બધા માટે માલપુવા હોય નહીં. એટલે કે ભંડારીને ચિંતા હોય કે બીજા કોઈક લઈ જશે ને પીરસી જશે તો જતું રહેશે. એટલે એણે કહી રાખ્યું કે ભાઈ હું મારી જાતે કોઈકને આપી દઈશ જે પીરસનારા હશે, અથવા તો કોઈ લેવા આવે તો સાહેબ મારું નામ દેજે ને મને પૂછીને ક્યારે એવું કહેજે. એટલે એ તો બિચારાની ફરજ અદા કરે છે, એમાં એની ઉપર સુખી જવાનું. અને ભંડારી એને કહી રાખ્યું એ કંઈ ખોટું નથી, આ એક વ્યવસ્થાની દ્રષ્ટિ છે. આપણે જરા બે મિનિટ રાહ જોઈએ, કોઈક બોલાવા જાઓ ને આપણે ભંડારીને પૂછી લઈએ પછી વાત કરીએ. કેટલી ગજબની સરળતા કહેવાય. અને પરિસ્થિતિ સમજી શકવાની કેટલી બધી એક આવડત કહેવાય, અને સાથે પોઝિટિવ એટીટ્યુડ પણ કેટલો બધો કહેવાય. પણ જેવું મહારાજે તે વખતે એ આટલું બધું સરળતા એમણે દાખવેલી, એવી જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવા પ્રસંગો બન્યા હોય છે ત્યારે એમણે સરળતા દાખવી છે. જોકે સ્વામીશ્રીની સરળતા એક ગજબનો મોટો વિષય છે, બહુ જ વિશાળ ક્ષેત્ર છે, કે એમની જે સરળતા છે તો ગજબની છે. નહીં તો આટલી મોટી વ્યક્તિ, આવી એક ઇન્ટરનેશનલ પર્સનાલિટી, અને હજારો લોકો, નાના મોટા ભાઈ ભાઈ એમની સામે એમ હાથ જોડીને ઊભા રહેતા હોય, એમની આજ્ઞા પાળવા માટે તત્પર હોય, એ વખતે આટલા નમ્ર, આટલા વિવેકી અને આટલા સરળ રહેવું એ બહુ જ અઘરું છે. પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને દેખાય છે, ઘણી વખત એવા પ્રસંગ બને તો આપણને એમ થાય કે આપણી સાથે કેવા હળી મળી જાય છે, એ પણ એમની સરળતા જ છે ને. નહીં તો ક્યાં એ અને ક્યાં આપણે. નિષ્કુળાનંદ સ્વામીજીએ લખ્યું છે કે અહીંયા કીડી કરી મેળાપ ભેડો થવા ભારે ભેદ છે રે, કે અહીંયા પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે, કે ક્યાં ભગવાન અને સંત અને ક્યાં આપણે. પણ છતાં આપણી સાથે એકદમ પ્રેમથી બોલે, ચાલે, હળે મળે, વાતચીત કરે, એ એમની ગજબની સરળતા છે. એક વખત તો સારંગપુરમાં એવો પ્રસંગ બનેલો કે સ્વામી આમ વ્યક્તિગત દર્શન માટે બેઠેલા, હરિભક્તો બધા આવતા, તેમાં એક હરિભક્તે આવીને સ્વામીને બે પાનાનો પત્ર હાથમાં આપ્યો. કારણ કે એમનું દુઃખ જરા એવું હતું કે, અને પોતે એવા નેચર હશે કે આમ ઇમોશનલ થઈ જાય, ઘણા બધા હરિભક્તો હોય છે આમ વાત ના કરી શકે, એકદમ રડવા માંડે, એટલે એમ થયું કે હું વાત કદાચ પૂરી નહીં કરી શકું, એટલે લખીને લાવેલા અને સ્વામીના હાથમાં એ પત્ર આપ્યો. પાછળ 5-10 હરિભક્તો તો રૂમમાં આવી જ ગયા, બારણું હજી ખુલ્લું હતું, પાછળ એ લાઈન હતી, અને સ્વામીશ્રી એમ પલાઠીવાળી નીચે બેઠેલા, કાગળ હાથમાં આપ્યો એટલે સ્વામીને તો વાંચવાનું થયું, ચશ્મા તો હતા ને, એટલે સ્વામી એમ પૂછ્યું, સાંકે ચશ્મા, કદાચ કોઈ સંત અંદર જઈ અને પેલા થેલામાંથી ચશ્મા લઈ આવે અને સ્વામીને આપે, અને સ્વામી ચશ્મા લગાવીને વાંચવા માંડ્યા. વિવેક સાગર સ્વામી બાજુમાં બેઠા હતા સ્વામી એમ, અને સ્વામી તો પત્રો તો બહુ જ ફાસ્ટ વાંચી શકે છે, આમ સડસડાટ નીચે જાય છે, આમ કાગળ હાથમાં તો આમ હી કેન રીડ ધ લાઇન્સ એન્ડ બિટવીન ધ લાઇન્સ બોથ, બંને વાંચી શકે છે, પણ સડસડાટ વાંચી જાય. એકાઉન્ટ શીટ એવી રીતે જુએ છે, બેલેન્સ શીટ જોતા હોય ત્યારે એ સડસડાટ ઉતરી જાય નીચે, કારણ કે કન્સ્ટ્રક્શન, લીગલ ને ફાઇનાન્સ ત્રણ તો એમની માલિકીના ડિપાર્ટમેન્ટ છે. એ આખો એક વિષય આપણે લેશું, એક બે વખત સ્પર્શ કરશું, પણ એ બહુ મોટો વિષય છે, આ ત્રણ વિષય એમના કેવા માલિકીના છે એમ. પણ સ્વામી આમ પત્ર ફટાફટ આમ વાંચતા હતા, ત્યાં પાછળ એક બીજા હરિભક્ત બેઠા ઊભા, એને પણ કદાચ એવો નેચર હશે એટલે એ પણ બધું લખીને લાવે, એમને પણ એક દોઢ પાનાનો પત્ર હતો. વિવેક સાગર સાહેબ બાજુમાં બેઠા હતા, એમને આમ થોડી વાર આમ જોતા હતા, પછી એકદમ નજર ગઈ પેલા, એ તું લઈને આવ્યો છું પત્ર, લાવ મારી પાસે, એટલે પછી એ પત્ર. પણ હવે એને હાથમાં પત્ર તો લીધો, પણ એમને ચશ્મા તો જોઈએ ને વાંચવા માટે, ક્યાંથી કાઢવા. સ્વામી તો કોકને કીધું ચશ્મા લઈ, આમના તો અંદરની રૂમમાં ક્યાંક પડે, કોઈક સાધક પાર્ષદને મળે કે ના મળે, એટલે આમ પત્ર તો હાથમાં લીધો, પણ એ પછી ડિઝેબલ્ડ હતા, એટલે કે ચશ્મા વગર તો કઈ રીતે શું કરી શકે. એટલે પછી આમ થોડી વાર પત્ર હાથમાં રાખ્યો, પછી સ્વામીએ તો આ બાજુ વાત શરૂ કરી દીધી પેલા હરિભક્ત સાથે પત્ર વાંચીને, એટલે સમાધાન આપતા હતા સ્વામી કે આવી રીતે તું કરજે, આવું ધ્યાન રાખજે, હવે તું આમ કર, હવે તું આમ પૂછી લે, એ બધું સ્વામીને માર્ગદર્શન આપતા હતા. એ દરમિયાન એક સાળ સાથે દ્રષ્ટિ એમની ઉપર પડી, તો સ્વામી તો હાથમાં કાગળ હતો, ચશ્મા પહેરેલા હતા અને પેલા વાત કરતા હતા, એટલે એમને ખ્યાલ આવી ગયો કે હવે કંઈ સ્વામીની ચશ્માની જરૂર છે નહીં, એટલે ફટ આમ સીધા આમ જોઈને આમ કાઢીને પહેરીને વાંચવા માંડ્યા આમ, એટલે સ્વામી બે મિનિટ આમ થઈ ગયા, પાછા અમે ઓકે, આમ કે એક મિનિટ આપો તો ચશ્મા, એક મિનિટ પ્લીઝ ચશ્મા, એવું બધું કાંઈ નહીં, બંને પાકા ફ્રેન્ડ્સ છે ને પાછા, કારણ કે 30-32 વર્ષથી બે ભેગા ફરે છે, બેના પાસપોર્ટ આવડાવડા ઝાડા 2-5 વખત થઈ ગયા છે, અને ઓફિશિયલ જોડ છે આપણી સંસ્થામાં, ઓફિશિયલ સ્વામીની ઓફિશિયલ જોડ વિવેક સાગર સ્વામી કહેવાય ને, 32 વર્ષથી બે ભેગા ફરે છે આમ કડે ધડે બે, પણ આમ એકદમ કે આમ સરળ સાહજિક હતા. સ્વામી આમ જોયું, આમ ખેંચાણ ચશ્મા સીધા, તમારા મોઢો પર સીધા કોઈક ચશ્મા ખેંચી લે, આમ જોઈએ કરો વિવેક સાગર સાહેબ, કંઈ નહીં ચાલો વાત શરૂ કરી દીધી, વિવેક સાગર સાહેબ વાંચી લીધું. એટલા માટે કે સ્વામીને પછી આખું વાંચવું ના પડે, શોર્ટમાં સ્વામી કહી શકાય, આખું વાંચી લીધું, અને સ્વામીનો જો વાત પહેલાં વ્યક્તિ સાથે ચાલુ હતી, પછી એમને ચશ્મા તો કાઢ્યા, એક હાથમાં કાગળ ને એક હાથમાં ચશ્મા, પણ પછી એમને બે હાથ એંગેજ થઈ ગયા તો પાછું એમને પોસાય નહીં, કારણ કે બહુ એક્ટિવ છે, એટલે હાઈપર એક્ટિવ છે, એટલે એમની મૂવમેન્ટ બધી ઘણી વખત બોયસ ને ટીનેજર જેવી મૂવમેન્ટ છે બધી, એ તમારી સાથે વાત કરતા હળતા મળતા તો એવું લાગે. એટલે પછી બે હાથ એમને એંગેજ થઈ ગયા, તમે થયું કે ચશ્મા ક્યાં મૂકા, કાગળ તો મૂકી દીધું બાજુમાં, પછી કાં ચશ્મા ક્યાં મૂકું, તો એમ જોયું કે સ્વામી સ્વામીના ખભા ઉપર આમ બે વાર ચશ્મા મારે આમ, એટલે મેં સ્ટાઇલ છે પ્રમાણે અહીંયા, એટલે પછી એટલે આમ સ્વામી જોયું આમ ખભા ઉપર બે વાર ચશ્મા થયો, સ્વામી લઈને પાછા મૂકીને મૂકતા, સ્વામીના હાથમાં પછી સ્વામી આનું શું કરું, કે સ્વામીને એમ થઈ ગયું કે આનું શું કરું, ખોળા મૂકીને પાછા એની જોડે વાત કરવા માટે, એની જોડે બાપા વાત કરવા, બાજુવાળા જોડે એક સાગર સાહેબ વાત કરતા હતા. પણ એટલી સાહજિકતાથી આટલું કોઈ શિષ્ય પોતાના ગુરુ સાથે વર્તન કરી શકીએ એ ગુરુની સરળતા કહેવાય. અત્યંત સરળ સ્વામી છે. એક વખત પેલા ચલેશ્વર મહાદેવમાં ઉપર ચડતા હતા આબુમાં, તો ચાર પાંચ દાદરા ચડી ગયા અને પાછલી બીજી ગાડીમાં આમ ટર્ન વાળીને વિકસાવ સંઘે બાપાની ગાડી કેમ ઊભી રહી, કે સ્વામી ક્યાં ગયા, અંદર છે નહીં કે. અને નીચે ઉતરીને જોયું તો સ્વામી તો ઈચ્છા હતી, પેલી મોટી 60 મણની મૂર્તિ છે અચલેશ્વર મહાદેવની ઉપર આબુમાં, તો કે ત્યાં સ્વામી કે આપણે ઘણા વખતથી વાત સાંભળી છે, જરા દર્શન કરી આવીએ. તો સ્વામી ચડતા હતા ઉપર, વિવેક સાગર સ્વામી નીચે ઉતરીને કે લે સ્વામી શું કામ ઉપર ચડે છે, કે ત્યાં જવાની શું જરૂર છે કે. એટલે સ્વામી તો ફટાફટ થોડું આમ ચડતા હતા, સેવક સંતો ટેકો હતો, એ સ્વામી કે. એટલે સ્વામી આમ નીચું જોયું પાછળ, શું ક્યાં જવું છે કે. સ્વામી કે ઉપર જ દર્શન કરીએ. નીચાઓ નીચાઓ કે કારણ કે આમ તેવડ છે, પગ દુખવા મળશે કે, દર્શન થઈ ગયા, અવતારો પાછા કે. આમ એકદમ એના સ્ટાઇલથી ફટાફટ બોલી ગયા. તો સ્વામી આમ જોઈ રહ્યા આમ, પછી આમ ઉપર જોઈ અને આમ સ્વામી પેલા મહાદેવની સાથે, સ્વામી કે જય મહાદેવ, અમારે તો તમારા દર્શન કરવા હતા પણ અમારે વિવેક સાગરની ઈચ્છા નથી, જય સ્વામિનારાયણ, ઉતરી ગયા નીચે. સ્વામી કે અમારે તમારા દર્શન કરવા હતા પણ હવે અમારે વિવેક સાગરની ઈચ્છા નથી, એટલે જય સ્વામિનારાયણ, ફરી કોક વખત ઈચ્છા હશે ભગવાનની સાથે મળશું કે છે, ઉતરી ગયા નીચે. એટલે ગજબની સરળતા કહેવાય સ્વામીને. તો બીજા કોઈ ધર્મગુરુ હોય તેની સામે તો બોલી ના શકે, ભૂલથી કોઈ હિંમત કરે પાછળ ફરીને એક જ વાર આમ જોવે ને. જો કોઈ હમણાં અવાજ કર્યો શું, અને ખરેખર એવું થઈ જાય. અમરેલી સ્વામી પ્રતિષ્ઠા કરવા માટે જતા હતા અને બરોબર 10:15 નો સમય હતો, ઉતારામથી બહાર નીકળ્યા ને, એક સંતે સ્વામીને કહ્યું, સ્વામી બાથરૂમ જઈ આવું છે લઘુ. સ્વામી કે ના ના, અત્યારે ઈચ્છા નથી, કે જો અત્યારે તમે નીકળશો, પ્રતિષ્ઠા કરશો, સભા પૂરી થશે ને પેલા હરિભક્તને ઘેર જમવા જવાનું છે, 2 કલાક થશે, તો જઈ જાઓ જઈ આવો. સ્વામી કેમ, આ કોકે આપણને કહેવાનું હોય, આ કે આપણે કોક કેમ જવાનું હોય, કે જઈ આવો જઈ આવો, પછી બાથરૂમની અનુકૂળતા નહીં આવે, સ્ટેજ ઉપર બેઠા હશો ને સભામાં બેઠા હશો, પછી જમવા જવાનું વચ્ચે કંઈ મેળ નહીં આવે કે. સ્વામી કેમ, 2 કલાક થઈ જતો, કે ઘણો ને 2 કલાક નહીં થાય કે, હજી 10:11 વાગે ને, હજી 10 મિનિટ પહોંચતા થશે ને, પછી આ પ્રતિષ્ઠાના ટાઈમ ને અડધો 1 કલાક આમ પોણો કલાક આમને બધું ગણાય 1 વાગે સુધી અડાડી દીધું. સ્વામી કે સારું નહીં, 2-2.5 કલાક તો થઈ જશે. સારું તાર આપણે જઈએ એમ કરીને અંદર જઈને બાથરૂમ જઈને પાછા આવ્યા, આવું તો કંઈ કરતું હશે, કે જઈ આવું જઈ આવો, પછી 2-2 કલાક સુધી મેળ નહીં આવે કે. પણ આ ગજબની સરળતા સ્વામીશ્રીની છે. આવા તો અનેક પ્રસંગો છે પણ મહારાજ એકદમ સરળ હતા, બધા સાથે હળતા મળતા આનંદ કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ ગજબની સરળતા આપણને સ્પર્શી જાય છે. તો જેવા મહારાજ હતા એવા આજે આપણને સ્વામીશ્રી આ એક ગુણમાં આપણને દેખાય છે, એ સ્વામીશ્રીના જીવનની એક બહુ જ મોટી ગાથા છે. મહારાજ પોતે અજાત શત્રુ હતા, કોઈના પ્રત્યે મહારાજને રાગ દ્વેષ કદાપી હતો નહીં, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અજાત શત્રુ છે. કોઈના પ્રત્યે કોઈ રાગ દ્વેષ અંતરમાં ક્યારેય સ્વામીશ્રીને ઉદ્ભવ્યો જ નથી, એમની ગજબની આધ્યાત્મિક સ્થિતિ પણ છે. પણ મહારાજના જીવનમાં હંમેશા આવું વર્તતું એવું પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. એક વખત શ્રીજી મહારાજ જેતલપુરમાં બિરાજમાન હતા અને સભા ચાલુ હતી, કાઠી દરબારો બધા સાથે હતા, સંતો હરિભક્તો બધા સભામાં બેઠેલા, અને એક બાવો એટલે કે પરોક્ષમાં કોઈ સંન્યાસી હશે એવો બાવો ત્યાંથી સભા પાછળથી પસાર થયો, બરોબર આમ વડમાંથી બહાર નીકળ્યો, વડના ઝાડમાંથી, અને એની નજર સભા ઉપર પડી, અને સભામાં આગળ સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા તેની ઉપર પડી, અને આમ જોઈ જ રહ્યો આંખ ફોડી કરીને, કે સ્વામિનારાયણ લખતે હૈ, એ તો સ્વામિનારાયણ કહે છે એમ બરોબર. એટલે ત્યાં ઊભો રહી ગયો અને આમ આખું શરીર એનું કંપવા માંડ્યું, આંખો એકદમ લાલ થઈ ગઈ અને ગુસ્સો આમ આસમાને પહોંચી ગયો, કે આ સ્વામિનારાયણને આજે તો હું કાપી નાખું, ઘણા વખતથી સ્વામિનારાયણને શોધતો હતો, તે આજે સ્વામિનારાયણ મળ્યા, અને આમ ચીપ્યો બીપ્યો તૈયાર કર્યો. અને મહારાજ તો કથામાં એકદમ શાંત બેઠેલા, મહારાજ જાણી ગયા કે આને અંતરમાં આટલો ક્રોધ ભભૂક્યો છે અને અંતરમાં વહેરની અગ્નિ ફાટી છે. એટલે મહારાજ તોય છતાં મહારાજ એકદમ શાંત મને કથા કરતા હતા. બધા સભાજનોનું મુખ તો આ તરફ હોય એટલે પાછળ શું થાય છે બધાને કેટલી ખ્યાલ ના આવે, પણ પેલો બાવ એકલો તેની સાથે એની જમાત તો હતી નહીં, પણ એને જોયું કે આજુબાજુ બધા કાઠી દરબારો બીજા બેઠા છે, જે ગ્રહસ્થો એના બધાના કેળ ઉપર તલવાર છે, બરછી છે, ઘણું બધું છે. એ બાવાને ખબર હતી કે સ્વામિનારાયણ તો પોતે કંઈ શસ્ત્ર રાખતા નથી, પણ એ સાથે ફરનારા બધા એ જ્ઞાતિઓ, દરબારી જ્ઞાતિ અને કાઠી જ્ઞાતિઓ બધી લડાયક કોમો છે, સહેજે પોતાની સાથે શસ્ત્રો રાખતા હોય એવી રીતે હોય છે. પણ એને આગ એટલે ભભૂકી કે આ સ્વામિનારાયણ ભગવાને સંતો બનાવ્યા, ધન સ્ત્રીના ત્યાગી સંતો, પંચવર્તમાને યુક્ત ભગવાનની ભક્તિ કરનારા સંતો, એટલે સમાજમાં લોકોને સાચા સંત કેવા હોવા જોઈએ એનો એક પરિચય થયો. અને એટલા માટે આ બાવાઓનું બધું જે ચાલતું કે લોકો એને અફીણ આપે અને લોકો બધી રીતે એને પોષે એ બધું બંધ થઈ ગયેલું, એટલે જરા એને ખૂબ સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ બંધી ગયેલો. અને ઘણા વખતથી કે જો સ્વામિનારાયણ મળે ને તો એને કાપી નાખું, કે એના કટકા કરી નાખું. અને ઘણા બધા આપણા પરમહંસો અને મહારાજના દીક્ષિત સંતોને તો બાવાઓએ મારી નાખેલા, કટકા કરી નાખેલા એવા પ્રસંગો પણ બનેલા છે. ત્યારે મહારાજ તો શાંત મને કથા કરતા પહેલાં બે ત્રણ વખત ચીપિયા પછાડ્યા, એટલે સુરા ખાતરની નજરી તરફ ગઈ અને સુરા ખાતર તો તરત જાણી ગયા કે આ દ્વેષી કોઈક બાવો છે ને મહારાજને મારવા માટે આવ્યો છે. એટલે સહેજે સુરા ખાતર આમ ઊભા થયા સભામાંથી, આમ એકદમ નોર્મલી અને કેજ્યુઅલી, પોતે બહુ જ બુદ્ધિશાળી હતા. એટલે મહારાજની દ્રષ્ટિએ તરફ ગઈને મહારાજે સમજી ગયા કે સુરા ખાતર કેમ ઊભા થયા. એટલે મહારાજ કે સુરા બેસો ને, આપણે કથા ચાલે છે. એ કે મહારાજ જરા લઘુ પાણી કરતા હોઉં વડલામાં જઈને. મહારાજ કે ના, આપણે બધું આ સભા હમણાં પતે છે, બેસો કે પછી જઈએ. મહારાજ જાણતા કે ઊભા થઈને પેલા બાવાને બધું પૂરું કરી નાખશે, આના કાઠી દરબારને છૂટ આપો તો લોલંગર બાવાની સાથે છૂટ આપી પટ્ટા દાવ રમેલા તો આ લોકોને તો કોણ પહોંચે. અને આ લોકો તો રાત જોતા હોય, બે ચાર દિવસ થાય એટલે એના હાથમાં ચોડ આવતી હોય કે હજી તલવાર ફેરવી નથી અથવા હજી ફેરવી નાખીએ. એટલે મહારાજે સુરા ખાચાને બેસાડે એકદમ બેસો. અને પછી તો મહારાજે પેલો બાવો એમ જોયું કે એમ સ્વામી આમ કુકડે કે સ્વામિનારાયણ મળ્યા પણ એકલા મળ્યા હોત તો મજા આવત, અથવા તો મારી સાથે અત્યારે આમ જમાત આખી હોત ને તો હુમલો કરત સભા ઉપર. અને મહારાજે ત્યાં કથા પૂરી કરી અને સમજ સભા ઊભી થવા મળી. મહારાજ તો દર્શન માટે, અને બધા એમ થયું કે બધા ઊભા થયા એટલે હમણાં બધા મને જોશે તો મારશે. બે ત્રણ વખત આમ ચીપિયા પછાડીને જતો રહ્યો કે સ્વામિનારાયણ મિલે તો સહી લેકિન અકેલે નહીં મિલે, અકેલે મિલે હોતે માર ડાલતા. એમ બોલતો આમ લાલ ચોળ થઈ ગયેલો અને જતો રહ્યો. એ વખતે બધા હરિભક્તોને ખબર પડી ગઈ કે આ બાવો મહારાજને મારવા માટે આવેલો. અને કોઈએ પૂછ્યું કે મહારાજ જો આજે સભા અત્યારે ના હોત ને આ બધા કાઠી દરબારો ન હોત તો પેલો બાવો તમને મારી નાખત. આમ મહારાજ હા તો બોલ્યા નહીં પણ ખાલી આમ હસ્યા. એ બધા એમ થયું કે વાત તો સાચી જ, આજે મહારાજને મારવા માટે જ આવેલો. અને પછી મહારાજ હસતા હસતા કે, એટલે સુરા ખાતર બોલ્યા કે મહારાજ પણ કેવી લાલચોળ આંખો હતી, કેટલું અફીણ પી ગયો હશે કે લાલચોળ આંખો હતી, તમારી સામે આમ કેવું જોતો હતો, આમ ટગર મગર આંખનું પલકારું માર્યા વગર જોતો હતો. એટલે મહારાજ એકદમ સ્મિત સાથે કે એ આંખના પલકારો માર્યા વગર અમારી મૂર્તિને એણે દર્શન કર્યા છે અને સ્વામિનારાયણને પહેલી વખત જોયા અને આવા ભાવથી, ભલે ગમે તે ભાવથી જોયા, પણ એક નજરે અમારી સામે જોઈ રહેલો તે અમારી મૂર્તિના અંતરમાં ચોંટી ગઈ છે, એનો દેહ પડશે પછી ઇન્દ્ર થશે. કારણ કે અમારી મૂર્તિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના અંતરમાં ચોંટી ગઈ, તે રાત દિવસ અમને વિસરી નહીં શકે. ગમે તે વખતે સૂતા બેઠતા અને યાદ આવશે કે સ્વામિનારાયણને અમે આવી રીતે બેઠેલા જોયેલા, એ મૂર્તિના એ મૂર્તિની સ્મૃતિ રહેશે, એના પ્રતાપે એ મરીને મોટો દેવતા થશે, ઇન્દ્ર થશે. અને પછી બીજા દેહ કરીને એટલે બીજા જન્મે કરીને મનુષ્ય દેહમાં અમારા પરમ એકાંતિક સંતનો યોગ થશે, એમાં એના સ્વભાવ ટળશે અને અમારા ધામને પામશે. કેટલી બધી અજાત શત્રુતા શ્રીજી મહારાજની કહેવાય કે જે એમને મારવા માટે આવેલો એને ત્યાં મૂર્તિ એની ચોંટી ગઈ, એ પણ દેવતા થઈ જશે. તો જો આવી રીતે એક અજાત શત્રુતા શ્રીજી મહારાજની હતી, કોઈના પ્રત્યે કોઈ ખોટું કરવા આવ્યો હોય તેના પ્રત્યે કોઈ રાગદ્વેષ ક્યારેય નતા રાખતા, કારણ કે પોતે તો સ્વયં ભગવાન હતા, એ તો આ બધાથી પર હોય. એમ પ્રભુ સ્વામી મહારાજ સ્વયં અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત છે, એમનું અંતર પણ મહારાજ જેવું છે, લેશ માત્ર કોઈના પ્રત્યે એમને રાગદ્વેષ નથી. સ્વામીશ્રી એક વખત મુંબઈમાં હતા અને તે વખતે અમદાવાદથી ટ્રેનમાં બેસી અને બધા આ વિદ્વાન સંતો રસિક વિહારી સ્વામી, કદાચ પ્રભુચરણ સ્વામી સાથે હશે, ભક્તિસાગર સ્વામીને બધા 1991 સાલમાં લગભગ ત્યાં મુંબઈ પરીક્ષા આપવા માટે ગયા હશે, ત્યારે રસિક વિહારી આ રિપોર્ટમાં આખો પ્રસંગ પ્રિયદર્શન સ્વામી લખ્યો છે. ત્યાં સવારે પહોંચ્યા, નહીં ધોઈને તૈયાર થયા, ત્યાં સુધીમાં સ્વામીશ્રી આ બાજુ અલ્પાહાર માટે આવી ગયેલા. સંતો આવીને બેઠા અને સ્વામીએ બધાને ખબર અંતર પૂછ્યા, કઈ પરીક્ષા આપવાની છે, કેવી તૈયારી થઈ છે, બધા આશીર્વાદ આપ્યા અને બધી માહિતી મેળવી. અને પછી રસિક વિહારી સ્વામીએ સ્વામીને એક પ્રસંગ કહ્યો કે સ્વામી હમણાં અમે ગઈકાલે રાત્રે અમદાવાદ હતા, સાંજે તો અમદાવાદના સંતોએ અમને એક પ્રસંગ કહ્યો કે હમણાં થોડા જ દિવસો પહેલાં એક ગુજરાતના ક્રાંતિકારી કહેવાતા સંત, એ સંતનું નામ આપણે અત્યારે આપતા નથી કારણ કે હયાત છે, પરોક્ષના સંત છે અને ખેડા જિલ્લામાં એનો આશ્રમ છે, એટલે કે એક આમ ક્રાંતિકારી વિચારધારાવાળા કહેવાય છે, એમની એક જાહેર સભા હતી અને એ જાહેર સભામાં એ પોતે આપણા સંપ્રદાય અને આપણી સંસ્થા અને આપના વિશે ખૂબ બોલ્યા, એટલે ખરાબ બોલ્યા કે અત્યાર સુધી તો એ પોતે મભમમાં બોલતા હતા કે ઉત્સવ સમય આ છે, આમ ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ મની, એટલે કે આમ પૈસાનો ખોટો ખર્ચ છે અને પછી આ મંદિરો બાંધે છે એ બધું ખોટું છે, એટલે આ બધી વાતો પોતે કરતા, આ બધા યુવાનો ભણેલા ગણેલા હોશિયાર છોકરાઓને દીક્ષા આપે છે બધી વાત ખોટી છે અને અવૈદિક છે અને ધર્મના માર્ગે તો બધાને પોતાની રીતે ભગવાન ભજવાની છૂટ હોવી જોઈએ, એવું બધું ઘણું બધું લખતા અને બોલતા. પણ હવે તો એ નામ દઈને બોલે છે, તે હમણાં થોડા દિવસ પહેલાં અમદાવાદમાં જાહેર સભામાં એવું બોલ્યા કે પૃથ્વીના પટ ઉપર આધ્યાત્મિક ઇતિહાસ આપણે જોઈએ તો આપણને એક વાત ચોક્કસ આંખે ઉડીને વળગે છે, કે જે તે સમયે કોઈ પ્રતાપી પુરુષ પ્રગટ થયા હોય અને એનો સંપ્રદાય ચાલી ગયો હોય, પણ ધીમે ધીમે કાળાંતરે ભલભલા આધ્યાત્મિક સંપ્રદાયો અને એવા વિભૂતિ પુરુષો હોય એ બધાનો પણ સૂર્યાસ્ત થઈ ગયો છે. એમ અત્યારે બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો પણ સૂર્ય મધ્યકાળે આમ મધ્યકાળે ઉપર તપે છે, પણ એક દિવસ બોચાસન સંસ્થાનો પણ સૂર્યાસ્ત થઈ જશે અને પ્રમુખ સ્વામીનું નામ પણ આ પૃથ્વી ઉપરથી ભૂસાઈ જશે. આ જાહેરમાં બોલ્યા અને ઘણા બધા તાલીઓ પણ પાડી. આ તો એક વાક્ય બોલ્યા, પણ બીજું બધું ઘણું બધું બોલ્યા. આ વાત સ્વામીને કરી, સ્વામી આમ શાંતિથી જ અલ્પાર લેતા હતા, એમાં જરાય ખલેલ ના પહોંચી. પ્રેમથી, એટલી ધીરજથી, શ્રદ્ધાથી આમ સ્વામી આમ જમતા હતા, ઊંચું પણ ના જોયું. ફરી વખત સંતોએ વાત માંડી કે સ્વામી આવું બોલે, સિદ્ધેશ્વર સ્વામી બાજુમાં બેઠા હતા, એમણે વાત કરી કે હમણાં ગયા મહિને મુંબઈમાં પણ એક જાહેર સભામાં આવું બોલ્યા, એમ કહીને સ્વામીને વાત કરી. તોય સ્વામીએ જાણે સાંભળ્યું જ નથી, શાંતિથી જમતા રહ્યા. અને પછી જ્ઞાનપ્રિય સ્વામી અને રામચરણ સ્વામી બધા સંતો હતા, એમણે વાત કરી કે સ્વામી આવું ઘણું બધું બોલે છે અને લખે છે. સ્વામી કે એ પોતાની રીતે બોલતા હોય ને કરતા હોય, આપણે કોઈ દિવસ જવાબ આપવાનો નહીં, આપણે વિચારવાનું જ નહીં, બોલનાર બોલે આપણે આપણું કાર્ય કરતા જવું. સ્વામી કે શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ આ વાત ગણકારી જ નથી, બોલનારા બોલતા રહ્યા અને આપણે આપણું કામ થતું ગયું. એ બધી સ્વામીએ વાત કરી. અને તે વખતે કોઈ સંતે પૂછ્યું, સ્વામી આવું આ બોલ્યા અને ઇતિહાસ આવો લાગે છે, આપની દ્રષ્ટિએ આમ આપને શું લાગે છે? પછી સ્વામી બોલ્યા, પેલાને જવાબ આપવા માટે નહીં પણ આપણી સમજણ માટે. સ્વામી કે જુઓ, સંપ્રદાય તો પુરુષના આધારે ટકે છે અને આપણી ઉપર તો મહારાજની કૃપા છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં આ સિદ્ધાંત આપ્યો છે અને સ્વયં આ સંપ્રદાય સ્થાપ્યો છે. અને જોગી મહારાજ જેવા પુરુષ આપણે તો આ પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી જોગી મહારાજ જેવા પુરુષ આપણા સંપ્રદાયમાં આવતા રહેશે, એને આધારે આપણો સંપ્રદાય ટકશે. માટે આ સૂર્ય અને આ ચંદ્ર તપશે ત્યાં સુધી આપણા સંપ્રદાયને એક ઊણી આંચ નહીં આવે, કારણ કે જોગી મહારાજ જેવા પુરુષ હંમેશા આપણા સંપ્રદાયમાં પ્રગટ રહેશે. આપણી સમજણ માટે સ્વામીએ વાત કરી, પણ એમને ઉત્તર આપવા માટે કોઈ દિવસ સ્વામીએ કર્યું નથી. ત્યારે જો અજાત શત્રુતા સ્વામીના અંતરમાં રહેલી છે કે કોઈને પોતાના પ્રત્યે ગમે તેવો રાગ દ્વેષ રાખે પણ કોઈ દિવસ સામો ઉત્તર નહીં આપવાનો, કોઈ દિવસ એ વર્તો કોઈ દિવસ ઉત્તર આપવાનો જ નહીં, એ સ્વામીના જીવનની વિશેષતા. ત્યારે કોઈએ પૂછ્યું કે સ્વામી આપને મનમાં એમ નથી થતું કે આપણે આ બધાને એકવાર દેખાડી દઈએ, અથવા તો કોઈ આપને એમ નથી થતું કે એક દિવસ કહી દઉં કે જે તમારી ટીકા કરે છે એને એક આશ્રમ સરખો ચાલતો નથી. એક પૂજારી જોઈતો હતો તો પણ છાપામાં જાહેરાત આપવી પડી કે વોન્ટેડ પૂજારી, ઠાકોરજીનો થાળ જમવા 2000 રૂપિયાનો પગાર અને 2 છોકરા સાથે રહેવા મળશે. વોન્ટેડમાં પૂજારીની જાહેરાત આપવી પડે છે, તમારી પાસે આટલા યુવાનો ભણેલા ગણેલા હોશિયાર સાધુ થવા માટે આવે છે, આ બધું એ નહીં જોઈ શકતા હોય અને કેમ આવું લખે છે? સ્વામી કે આપણે એ વાતનો વિચાર ના કરવો. સ્વામી કે આપણે આવું સાંભળીએ ત્યારે મહારાજને પ્રાર્થના કરવી કે એની બુદ્ધિ સુધરે અને એને સદભાવ થાય તો એનું કલ્યાણ થાય. કેટલી બધી અજાત શત્રુતા સ્વામીના જીવનમાં આપણને દેખાય, કોઈના પ્રત્યે રાગદ્વેષ નહીં. જ્યારે મુંબઈમાં હરકિશન મહેતાએ જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રી એને પ્રમુખ સ્વામી મહારાજનો બહુ જ સુંદર ઇન્ટરવ્યૂ લીધેલો અને બહુ જ પ્રેક્ટિકલ ડાઉન ટુ અર્થ ક્વેશ્ચન્સ બધા પૂછેલા, અને એમાં પૂછ્યું કે કોઈ તમારી નિંદા કરે ત્યારે તમને કેવો અનુભવ થાય છે? ત્યારે સ્વામી એકદમ સ્પોન્ટેનિયસ બોલેલા, સ્વામી કે એની મને પડી જ નથી. પછી સ્વામી બોલ્યા કે અમે પ્રાર્થના કરીએ છીએ કે નિંદા કરનારની બુદ્ધિમાં ભગવાન પ્રકાશ કરે, એને સાચી વાત સમજાય. તરત હરકિશન મહેતા વચ્ચે સ્વામી નટકાવ્યા કે કદાચ એ ન સુધરે ને આજીવન તમારી ટીકા કરતા રહેતો. સ્વામી કે તો ભગવાનની ઈચ્છા, અમે એ તરફ લક્ષ જ નથી આપતા, એને બાજુ લક્ષ્ય જ નથી. તો જો સ્વામીના જીવનની આ ગજબની વિશેષતા કહેવાય કે જેવું મહારાજનું અજાત શત્રુપણું હતું એવું પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને દેખાય છે, એના જીવનની બહુ જ મોટી વિશેષતા છે. અને સાથે એનું સંપૂર્ણ સારું કરવું એવી જ એક ભાવના અંતરમાં રહ્યા કરે. શ્રીજી મહારાજના વખતમાં કુકડ ગામના 2 ભાઈઓ હતા, હરિસિંહ અને ભગવાનસિંહ. હરિસિંહ પોતે મોટા અને રાજા હતા અને ભગવાનસિંહ એમનાથી નાના હતા 2 વર્ષે, પણ એ કુકડને આજુબાજુના 5-6 ગામના રાજા હતા. એમને સ્વામિનારાયણ પ્રત્યે એટલો બધો દ્વેષ, કારણ કે સ્વામિનારાયણના સંતો એ બધાને વ્યસન મુક્ત કરાવે અને એવી રીતે સમાજ બધો સુધારે ત્યારે આ લોકોને એમ લાગતું કે અમારા ડાયરાઓ એક દિવસ બંધ થઈ જશે. એટલે આપણા જે 5-6 ગામ છે એમાં તો સ્વામિનારાયણના સાધુને આવવા જ ન દેવા, એમ એ લોકોએ નક્કી કર્યું, નતા જ આવવા દેતા. કોઈ સાધુ જો સીમમાં પેસે તો તરત ગામના લોકોને ખબર પડે, લાકડીઓ લઈને જાય ને સંતોને મારીને કાઢી મૂકે. એટલે કુકડને આજુબાજુના 5-6 ગામમાં તો સંતો જઈ જ નતા શકતા. અને રોજ હરિસિંહ અને ભગવાનસિંહ સાંજે જમ્યા પછી એ લોકોનો ડાયરો જામે અને બધા દરબારો બેઠા હોય અને કસુંબા ચાલે, તે વખતે એક ચારણને બોલાવે અને ચારણ પોતે રાજચારણ હતો, રાજકવિ હતો, અને એને આ હરિસિંહને ભગવાન શ્રી કહે કે સ્વામિનારાયણને ગાળો દે, એટલે પેલો આમ ચારણ બારોઠ, એટલે પછી બધી સાંખીઓ બનાવે અને સ્વામિનારાયણ વિશે બોલે બધું, અને એક એક કડી બોલે અને આ લોકો એક એક નકદ રૂપિયો એના ખોળામાં ઉછાળે ખાટલા ઉપર બેઠા બેઠા કે વાહ શું સ્વામિનારાયણને ગાળ દીધી. અને પેલાને નિયમ કે રોજ 25 ગાળો બનાવીને આપે, આખા દિવસમાં રોજ પેલો 25 સાંખીઓ બનાવે સ્વામિનારાયણને ગાળ દેવાની. અને કારણ કે રોજ સાંજે 25 રૂપિયા મળે, એ જમાનામાં તો 25 રૂપિયા કેટલા બધા મોટા કહેવાય, અને પાછું ફ્રી રાત દરમાં બેસી મોટા મોટા માણસો સાથે કસુંબા ખાવાના પીવાના, એટલે એને તો લેર થઈ ગયેલી, એટલે ચારણને મજા આવતી હતી ના લોકો મજા, અને ખળખળાટ હશે. આવું ઘણા અઠવાડિયાઓ સુધી ચાલ્યું, અને પેલો એટલો ક્રિએટિવ કે રોજ નવું નવું બને લાવતો હશે. પણ એક દિવસ શ્રીજી મહારાજે બંને ભાઈઓને રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા, અને દર્શન આપીને મહારાજે એક જ વસ્તુ કહી, મહારાજ કે અમે સ્વામિનારાયણ, અમે તમારું શું બગાડ્યું છે, અમને ભલે ભગવાન ન માનો, બીજી કોઈ અમારી વિશે કોઈ સદભાવનાની તમે ભલે વાત ન કરો, પણ અમે તમારું શું બગાડ્યું છે કે તમે અમને રોજ ગાળો આપો છો. બસ આટલું મહારાજે સ્વપ્નમાં દર્શન આપીને કહીને પછી અદ્રશ્ય થઈ ગયા. સવારે બંને ભાઈઓ ઉઠ્યા, બંનેના મોઢા ઉપર આશ્ચર્યને બે એકબીજા સામે જોઈ રહ્યા. ત્યારે હરિસિંહ કે ભગવાન મને આવું સપનું આવ્યું, ત્યારે ભગવાન શ્રી કે મને આવું સપનું આવ્યું, અને કે સ્વામિનારાયણ આવું બોલ્યા, તો કે સ્વામિનારાયણ આવું બોલ્યા, તો કે બંનેને સાથે દર્શન આપ્યા એક જ દિવસે રાત્રે, અને પાછું બંનેને આ જ શબ્દોમાં કહ્યું, એટલે ચોક્કસ સ્વામિનારાયણમાં કંઈ દૈવત તો ખરું હો, નહીં તો આવું થાય નહીં કે છે. ચાલો તો એકવાર આપણે જોવા તો જઈએ સ્વામિનારાયણ કેવા છે. ત્યાં સુધી એના સ્વામિનારાયણ ભગવાનને જોયેલા જ નહીં, ખાલી વાતો સાંભળેલી, સંતોને જોયેલા, સંતોનું કાર્ય મહારાજનું જાણીને ગાળો જ દેતા હતા, બીજું કાંઈ જ નહીં. તો એક દાડો બંને જણા ગઢડા ગયા અને મનમાં સંકલ્પો કરીને ગયા, જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અમારા આટલા સંકલ્પો પૂરા થાય. મહારાજ આમ સભા કરીને બેઠેલા, અને હરિસિંહ અને ભગવાનસિંહ બંને આમ રાજવી વેશમાં મહારાજને સભામાં પ્રવેશ કર્યો, એટલે મહારાજ પોતે સભામાંથી ચાલુ કથાએ ઊભા થયા, અને મહારાજ સન્મુખ ચાલ્યા અને બંનેને કીધું કે આવો હરિસિંહ, આવો ભગવાનસિંહ બેસો. એટલે પહેલો સંકલ્પ પૂરો થયો કે સ્વામિનારાયણ સભા કરીને બેઠા હોય, ઊભા થઈને સ્વયં અમને લેવા માટે આવે અને સભામાં અમને નામ દઈને બોલાવીને અમારો હાથ પકડીને અમને આગળ બેસાડે તો અમે માનીએ કે ભગવાન છે. આવો તો હજી પહેલો સંકલ્પ પૂરો થયો. અને પછી પાછા મહારાજ કથા કરવા બેઠા, ત્યાં વળી ગુજરાતથી કોઈ હરિભક્ત આવ્યા હશે, એ ગુલાબનો હાર લઈને આવેલા, અને મહારાજને સભામાં આગળ આવીને ગુલાબનો હાર પહેરાવ્યો. એ મહારાજે ગુલાબનો હાર કાઢી અને મહારાજે હરિસિંહને નામ દઈથી બોલાવ્યા, મહારાજ કે આવો, એટલે હરિસિંહ આગળ આવે અને મહારાજે એમને હાર પહેરાવ્યો, એટલે બીજો સંકલ્પ પૂરો થયો. અને પછી સભા પૂરી થઈ, બધાને મળ્યા, મહારાજે બંનેને મળ્યા, ત્યારે મહારાજે કીધું તમારે તો બે દિવસ અહીંયા રોકાવાનું છે અને અમારી સાથે મિત્રતા કરવાની છે. ત્યારે એનો ત્રીજો સંકલ્પ પૂરો થયો, કે ત્રીજો સંકલ્પ એ હતો કે સ્વામિનારાયણ અમને આગ્રહ કરી અને બે દિવસ રોકાવાનું કહે અને અમને મિત્ર તરીકે જો સ્વીકારે તો સ્વામિનારાયણ ભગવાન સાચા. આ ત્રણેય સંકલ્પો મહારાજે પૂરા કર્યા અને મહારાજે પછી બે દિવસ એમને રાખ્યા, ખૂબ કથાવાર્તાનો લાભ આપ્યો, અને મુક્તાનંદ સ્વામીને પણ કહ્યું કે તમે પણ હરિસિંહ અને ભગવાનસિંહના અમારા મહિમાની વાતો કરજો. એટલે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી બધા સંતોએ પણ ખૂબ આ બંને રાજવીઓ અને મહારાજના મહિમાની વાતો કરી. બંને બે દિવસના અંતે સત્સંગી થયા, બધા જ જાતના વ્યસન અને ફેલ ફતુર બધા મહારાજ પાસે મૂક્યા અને કુકળ ગામમાં બધો સત્સંગ શરૂ થયો. તો જો આવી રીતે કેટલા બધા અજાત શત્રુ કહેવાય કે પોતાને જે ગાળો દેતા એમના પ્રત્યે પણ મહારાજને કોઈ એવો કુભાવ નહીં, બલકે એનું સારું થાય, એનું કલ્યાણ થાય, એની સાથે મિત્રતા શ્રીજી મહારાજે કેળવી. તો જો આ મહારાજની વિશેષતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, એક વખત ખૂબ બીમાર હતા, ત્યાં તે વખતે ત્યાં એક બહુ જ પાવરફુલ સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટર કોંગ્રેસના હતા, એ સ્વામીજીને મળવા માટે આવ્યા. અને તે વખતે તે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયામાં પ્રાઇમ મિનિસ્ટરની ડિરેક્ટ ચેરમેનશિપ નીચે 5 મેમ્બરની જે એક્ઝિક્યુટિવ કમિટી હોય એમાં પણ હતા. એટલે કોઈ પણ રેવન્યુ, એટલે ભારતમાં જે પણ નાણું છે એ કયા ક્ષેત્રમાં કેટલું વાપરવું દર વર્ષે એ આ કમિટી નક્કી કરે. બહુ જ પાવરફુલ પોઝિશનમાં હતા, અને એમને થોડું મનમાં એમ હતું કે આ પ્રમુખ સ્વામી મહારાજ આ યુવાન ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બધાને સાધુ બનાવે છે તો સમાજમાં બહુ મોટી ખોટ પડે છે. હવે જે છે એને નોકરી નથી મળતી, ખોટ છે ની વાત છે, જે બધા છે એમને ફરે છે, પહેલાં એને નોકરી અપાવો, પેલે એનું ઘરનું કંઈક સાચવો, પછી આ બીજા જે થાય છે એવા જે 5, 15, 25, 50 છે એની પછી ચિંતા કરો. પણ એવું એમને મનમાં લોકોએ ઠસાવી દીધેલું, અને જરા સત્તાનો તોર હોય જરા મનમાં અને આવી ચડ્યા, અને સ્વામીને જબરજસ્ત ખખડાવવા માંડ્યા. સ્વામી બીમાર હતા અને સ્વામી એમને મળવા માટે ઊભા થયા અને એમને બોલવાનું શરૂ કર્યું. સ્વામી એમને ચેર ઓફર કરી, પણ એ તો ગણકાર્યું જ નહીં. હવે એ ના બેઠેલા સ્વામી પણ ઊભા રહ્યા. વચ્ચે આમ 2 મિનિટ સ્વામી ઉભા રહ્યા, સ્વામીને તરત ભીતનો ટેકો લેવો પડ્યો. સ્વામીના ચહેરા ઉપર માંદગી દેખાય, પણ પેલા જરામ આક્રોશ લઈને આવેલા, એટલો બધો આક્રોશ સ્વામી ઉપર ઠલાવ્યો કે તમને, અને ત્યાં સુધી કે તમારામાં બુદ્ધિ નથી, તમે લોકો ભણેલા અભણ સાધુઓ છો, તમને ખબર નથી કે આધ્યાત્મ માર્ગ શું હોય, કે અમને પોઈન્ટ પૂછીને કરતા અમને ખબર પડે, અમે આખા ભારતનું પ્લાનિંગ કરીએ છીએ, તમારી એક નાની સંસ્થાનું પ્લાનિંગ ના કરી શકીએ, તમને આવો વિચાર નથી આવતો કે આ ભણેલા યુવાનોને સાધુ બનાવો છો, તમને કોઈ હક જ નથી, કોણે તમને હક આપી દીધો આ બધાને સાધુ કરવાનો, દીક્ષા આપવાનો અધિકાર તમને આપ્યો કોણે, કહે છે એવું સ્વામીને કહેવા માંડ્યા. હવે એની જગ્યાએ આપણે હોઈએ તો શું કહીએ, વિશો હિમ ધ ડોર, કે જો પેલો દરવાજો છે ને એ ખોલીને જતો રહેતો, અને તો આપણને ગુસ્સો આવી જાય કે હુ આર યુ ટુ ટેલ મી, તું કોણ વળી મને કહેનાર, ચાલ ઉપર સીધું આપણે કહી દઈએ ને મારો સંપ્રદાય છે, મારી સંસ્થા છે, અને હું કરું છું, અને હું જેને કરતો તું તારે ના પાડ્યો ના પાડ, એ તારું માને તું લઈ જજે, મારું માને મારી પાસે આવશે, જાને કહી દઈએ આપણે. મને તો સ્વામી એકદમ આમ સાંભળે, વિવેક સાગર સાહેબ બાજુમાં હતા ને એમ, અને કોઈ પણ આમ આપણે તો આમ એકદમ આમ વિવેક સાગર એકદમ ફ્યુરિયસ થઈ ગયા, અને વિવેક સાગર સાહેબ બે વખત વચ્ચે બોલવા ગયા, સ્વામી એમને રોક્યા, સ્વામી હાથ પકડ્યા, સ્વામી રહેવા દો વાત ના કર, એને ઠલવી લેવા દો, અને પછી બહુ જ બોલ્યા, અને પછી બીજી વખત રિપીટ કર્યું, થોડું મેટર ત્રીજી વખત રિપીટ કર્યું, સ્વામી લગભગ 45 મિનિટથી 1 કલાક સુધી નોન સ્ટોપ ફાયરિંગ એમણે સ્વામીને કર્યું. વિવેક સાગર સ્વામી એકદમ ધુઆં ફુઆ થઈ ગયા, બાપણ વિવેક સાગર સ્વામી બે જ હતા રૂમમાં. વિવેક સાગર સ્વામી કીધું મને એમ થયું કે હમણાં પકડીને બહાર નાખી દઉં, પણ સ્વામી એકદમ કંટ્રોલમાં હોય, સ્વામી એકદમ પેશન્ટ, અને સ્વામી ના પાડતી, સ્વામી કે તમે ના બોલશો વચ્ચે, તમે તમે વિવેક સાગર સ્વામી કંઈ બોલી ના શક્યા, અને પછી જતા રહ્યા. વિવેક સાગર સ્વામી કે આવા આવા લોકો આમ ચાલે છે, તમે કીધું આમ લેતા, સ્વામી કે મનમાં બધું લઈને આવ્યા હતા, ઠાલવી લીધું, આપણે આપણે આત્મા છીએ, આપણે અક્ષર છીએ, આ દેહ આપણે છીએ, એની દેહને કહીએ, આત્માને ક્યાં કહીએ, એટલે સમજણ શાંત સ્વામી બેઠા હતા. પણ 1988 સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ 68મી ત્યાં નૈરોબી ઉજવાઈ, ત્યારે ત્યાં સભામાં સ્વામીશ્રી બેઠા હતા, બધા સદગુરુ સંતોને મહાનુભાવ હતા, અને તે વખતે આ વ્યક્તિ ત્યાં નૈરોબીમાં હતી, અને એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં ઘણા બધા ગુજરાતીઓ ભેગા થવાના છે, અને આ વ્યક્તિ પોતે ગુજરાતી, આટલા બધા ગુજરાતી એનઆરઆઈસ બધા ત્યાં ભેગા થવાના છે, તેની 2-3 મોટા સ્પેશિયલ પ્રોજેક્ટ્સ એમના પર્સનલ ટ્રસ્ટના હતા, એની ઈચ્છા હતી કે એની માટે થોડું ડોનેશન્સ કલેક્ટ થાય, એટલે કે એ સભામાં જઈને અપીલ કરું, એટલે સભામાં આવ્યા, અને જ્યારે તે વખતે 88માં આવ્યા ત્યારે હી વોઝ નોબડી, એક પ્રશ્ન મોટો થઈ ગયો, એના લીધે એમને પ્લાનિંગ કમિશનમાંથી પણ રિઝાઇન થવું પડ્યું, એઝ કેબિનેટ મિનિસ્ટર પણ રિઝાઇન થવું પડ્યું, અને પછી એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા હતા, એન્ડ હી વોઝ જસ્ટ અ પ્રાઇમરી મેમ્બર ઓફ અ પોલિટિકલ પાર્ટી ઇન ઇન્ડિયા, એટલે કાંઈ જ પોઝિશન ન કહેવાય, એના જેવા તો બધા કેટલાય ફરતા હોય, પણ એમને જોયા સભામાં આવતા, અને સ્વામી આસનેથી ઊભા થયા, જેમ હરિસિંહ અને ભગવાનસિંહને જોઈને મહારાજ ઊભા થઈ ગયેલા, એમ ભલે જાણતા હતા કે આના મારા પ્રત્યે ખૂબ જ રાગ દ્વેષ છે અંતરમાં, પણ મહારાજ એક ખુલ્લા દિલે, એક મિત્રતાના ભાવે આમ મહારાજ ઊભા થયા, કેવળ એક કલ્યાણની ભાવના સ્વામી સભામાંથી ઊભા થયા, અને સ્વામી એમ આટલું લાંબુ સ્ટેજ હતું, સભાના મધ્યથી છેક ખૂણા સુધી સામા ચાલ્યા, અને ઉપર આવ્યા, સ્વામી એમને નામ દઈને બોલાવ્યા, સામેથી સ્વામી હાથ લંબાવ્યો, અને હાથ લંબાવીને સ્વામીએ શેક હેન્ડ કરીને હાથ પકડીને સ્વામી લઈ આવ્યા, વચ્ચે જે જે સદગુરુ સંતો અને મહાનુભાવો બેઠા હતા એ બધાનો વ્યક્તિગત સ્વામીએ પરસ્પર એકબીજાનો પરિચય કેળવ્યો, અને તે વખતે સ્વામી છેક આસન સુધી ગયા, અને સ્વામીએ ત્યારે ઈશારો કરી દીધો, એટલે વ્યવસ્થાપકે એક સોફા મૂકી દીધો, સ્વામી એમને પ્રેમથી ત્યાં બેસાડ્યા, ત્યારે એમને આંખમાં ઝળઝળી આવી ગયા કે આ વ્યક્તિ, આ પુરુષને તે દિવસે હું ગમે તેમ ભૂલી ગયેલો, મને અપેક્ષા નહોતી, મનમાં એમ થઈ ગયું કે મને અપેક્ષા નહોતી કે આ વ્યક્તિ મને આવી રીતે સત્કાર આપશે, આટલા પ્રેમથી મને બોલાવશે, પણ એમને બોલાવ્યો, એમને આંખમાં આમ ઝળઝળી આવી ગયા. વિવેક સાગર સ્વામી કહે છે કે એમની આંખનો મુખારવી, એને મુખારવીને ચહેરો એ ઝળઝળી આપણે જોયો તો આપણને ખબર પડી કે એને પ્રાસિત થયું. વિવેક સાગર સ્વામી કે પહેલાં તો આમ જોવું નહોતું ગમતું એની સામે, હા ક્યાં આવી ગયો સભામાં, કે પણ જે સ્વામી એટલો પ્રેમથી એમને સ્વીકાર અને આવકારે બેસાડ્યા, અને સ્વામીએ પોતે કીધું શું વાત છે બોલો, એટલે એમણે આખો બીજા પ્રવચનો ચાલુ હતા ત્યાં સુધીમાં આખો એમનો પ્રોજેક્ટ સ્વામીને કહ્યો, સ્વામી વ્યવસ્થાપકને બોલે, સ્વામી કીધું કે આની જાહેરાત કરો અને એ પ્રવચન કરશે, સ્વામી એમનું પ્રવચન ગોઠવડાવ્યું, અને પછી સ્વામીએ પોતે જ્યારે આશીર્વાદમાં સ્વામીએ પોતે પણ સભામાં અપીલ કરી કે આપણે અહીંયા આવ્યા છીએ ગુજરાતથી, અને આવી રીતે બહુ સારું કામ કરે છે, તો આપણે અનુકૂળતા હોય તો બધી રીતે આપણે એમને સપોર્ટ કરો, અમારી પણ બધાને અપીલ છે કે બધા એમને સહકાર આપો, અને સભા પછી અહીંયા જ બેઠા હશે, બધાને મળશે તો પ્રેમથી બધા મળજો. અને સભા પતી ગઈ ત્યારે સ્વામીના ચરણોમાં પડી ગયા, આમ માથું ટેકવી દીધું, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કે સ્વામી આપ ખરેખર એક મહાન સંત છો, આપના હૃદયને કોઈ ખૂણો જ નથી, બાકી મેં આપના વિશે જે વાત કરી અને આપને બોલી ગયો મને માફ કરજો. સ્વામી કે નાને પ્રસંગ ભૂલી જવાનો, એ હવે યાદ જ નહીં રાખવાનું, થઈ ગયું, આજે આપણે હળ્યા મળ્યા, વાતચીત થઈ ગઈ, તો અમને પણ અમારા અંતરમાં તમારા પ્રત્યે કંઈ નથી, અને તમને પણ અમારા પ્રત્યે કંઈ નથી, તો આપણે હળ્યા મળ્યા, એકદમ મિત્રતાથી સ્વામી અમને બોલા ચલાવ્યા, અને ખૂબ સ્વામી પ્રત્યે અમને ભાવ થઈ ગયો, પસ્તાવો પણ એટલો બધો થયો. પણ જો મહારાજ સર્વેનું સારું ઈચ્છતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ સર્વેનું સારું ઈચ્છે છે, આવી એક ભાવના હંમેશા મહારાજના અંતરમાં રહેતી, એવી પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ હંમેશા રહે છે, તો તો આવો એક બહુ જ મોટો ગુણ અજાત શત્રુતાનો એ મહારાજમાં હતો, એ આપણને પ્રમુખ સ્વામી મહારાજમાં દેખાય. આમાં તો અનંત ગુણો આપણને સ્વામીશ્રીના જીવનમાં જોવા મળે છે, અત્યંત ભગવદી ગુણો, આ બધા દિવ્ય અને કલ્યાણકારી ગુણો, છતાં એકદમ આનંદી સ્વભાવ, હળે મળે એકદમ હળવાશ છે. આટલા મોટો સંપ્રદાય સ્વામી ચલાવે છે, છતાં એમના અંતરમાં કેટલી બધી હળવાશ છે. જ્યારે આપણે ટેન્શનમાં, આપણે તો પાંચ જ બોગસ કામ નાના સવારના પરમાં ભેગા થઈ ગયા હોય ને, છોકરાને સ્કૂલે મૂકવા જવાનો, ઇલેક્ટ્રિકનું બિલ ભરવાનું, બેંકમાંથી ચેક લઈ આવવાનો, આટલા પાંચ નાના નાના કામ ભેગા થાય ને, સવારના પરમાં ચાલુ પૂજાએ બેંકમાં જઈ આવે, ઠેર બેંકમાં કાઉન્ટર ઉપર અડીને પાછો આવે, હા પૈસા લઈને પાછો આવે. એક પ્રમુખ સ્વામી સિવાય બીજી બધી જ માનસી ટોપ થાય છે. આપણે જોજો, આમ છેક છોકરાને ડ્રેસ એ પહેરાવી દે, અને છેક ગાડીમાં બેસાડીને છેક સ્કૂલે જઈ આવે, અને સ્કૂલ ટીચરને અડાડીને ક્લાસમાં મૂકીને પાછો આવે, ને પછી ખબર પડે ના હું તો પૂજા કરું છું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ થઈ જાય. કારણ કે એના પૂજા સિવાય તો આપણે કોઈ શાંતિ જ નથી ને. આખા દિવસનું ટાઈમ ટેબલ એમાં જ ગોઠવાય, આખા દિવસનું ટાઈમ ટેબલ જો છે પૂજામાં જ આપણે ગોઠવાય, કારણ કે એના સિવાય તો પાછું આપણે ટાઈમ નથી, ટાઈમ ટેબલ ગોઠવવાનો ટાઈમ નથી આપણને, સ્કેડ્યુલ ગોઠવવાનો આખા દિવસનો. પણ છતાં જો સ્વામીને તો આપણે આટલા કામમાં આટલું ટેન્શન રહે છે, તો સ્વામી તો કેટલું હળવાશ, કેટલા પ્રેમથી આનંદથી એકદમ હળવા રહી શકે છે, અને સાથે રમૂજી પણ એટલા. એક છેલ્લો પ્રસંગ પૂરો કરી દઈએ, આમ તો સમય થઈ ગયો છે, પણ મહારાજ પણ એવા આનંદી અને રમૂજી હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આટલા ધીર ગંભીર દેખાય છે સભામાં, અને ઘણી વખત વ્યક્તિગત મુલાકાતમાં પણ અત્યંત આનંદી અત્યંત રમૂજી છે. અને મહારાજ પણ એટલી બધી રમૂજ ઊભી કરતા. શ્રીજી મહારાજની સાથે એક પ્રાગજી દવે કથાકાર ફરતા, બહુ સારી કથા કરતા, અને મહારાજ કાંઈ એમ સભામાં એમને કથા કરાવતા, અને વડીલ કોઈ સંતો પરમહંસો આવે સભામાં એની કથા પહેલાં એ પોલે કથા કરતા, બધા બેઠા હોય ને સભા બધી ભરી જાય, પછી નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વિદ્વાન સંતો કથા વાર્તા કરે, પછી કીર્તન ગાય, મહારાજ પછી છેલ્લે આશીર્વાદ આપતા. એટલે પ્રાગજી દવેની કથા બધાને ગમતી, સારી લાગતી, મહારાજને પણ ખૂબ ગમતી, પોતે વિદ્વાનને શાસ્ત્રો બધું જાણે. હવે એમની કથામાં મહારાજની ભેગા ભેગા ફરતા ઘણી વખત બને કે સમય ઘણો બધો પસાર થઈ જાય, એટલે ઘણા બધા વર્ષો વીતી ગયા, એમની ઉંમર પણ ઘણી બધી થઈ ગઈ. એક બાજુ એમને પરણવાની ઈચ્છા બહુ, પણ ઉંમર ઘણી મોટી થઈ ગયેલી, તે જમાનામાં તો નાની ઉંમરે લગ્ન થતા તે કોઈ હવે કન્યા દેખાય નહીં. તો જે જે ગામમાં મહારાજની સાથે ફરે ને, ત્યાં સ્થાનિક હરિભક્તોને કહે કે ભાઈ કંઈ હોય તો કહેજો ને આપણને, મારે લગ્ન કરવાના છે. મહારાજની મરજી છે જ, મેં એમને પૂછી જ લીધું છે મારે લગ્ન કરવાના જ છે, તો કોઈ હોય તો કહેજો ને કહે છે. એટલે કોઈ હરિભક્ત કે સારું કહેશું, મહારાજને પૂછે કે મહારાજ પ્રાગજી દવે કથા પૂરી થઈ પછી આવું કહેતા, તો મહારાજ ક્યાં જોજો કંઈ હોય તો એમના લગ્ન થાય તો સારું છે, ને એમની ઘણી મોટી ઉંમર 34-35 વર્ષની થઈ ગઈ છે. મારે પૂછે તે જમાનામાં તો એ બહુ જ મોટી ઉંમર કહેવાય, એટલે કોઈ લગ્ન કરનાર મળે નહીં. હવે મહારાજને પણ આ બધી વાતને ઘણી વખત મહારાજ પણ એમની મસ્કરી કરતા. હવે એક વખત છે ને ગઢડામાં પારાયણની પૂર્ણાવતી થઈ, અને મહારાજે દાદા ખાચર પાસે 50 રૂપિયા પૂર્ણાવતીના ભેટ રૂપે મુકાવ્યા, અને બહુ રાજી થયા, કારણ કે ભાગવતની પારણ એક મહિના સુધી પ્રાગજી દવે કરેલી, એ બધા હરિભક્તોએ પૂજન કર્યું, દાદા ખાચર વિશેષ ભેટ મૂકીને પોતે બહુ રાજી થયા. 50 રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય, મહારાજના વખતમાં 11 રૂપિયા તોલો સોનું હતું, એ 50 રૂપિયામાં એટલે 5 તોલા સોનું થયું, કેટલી બધી મોટી રકમ ભેટમાં મુકાવડાવી, રાજી થયા. અને પછી મહારાજ ઊભા થઈને સભામાંથી આવતા હતા, ત્યાં શેખજીને આવતા જોયા. મહારાજ કે શેખજી શું તમે આ એક મહિના સુધી ભાગવતની પારણ આટલી સરસ પ્રાગજી દવાઈ કરીને તમે આજે નહીં, કે મહારાજ જવા દો ને, આ બધું કેટલો કામ વેપારને બધું થઈ ગયું ને બધું રહી ગયું. મહારાજ કે તમે આવી જવાના હતા ને આવ્યા નહીં, તો કે મહારાજ આવું બધું થયું, એ બધું વાર્તાલાપ ચાલતો ત્યાં પ્રાગજી દવે નજીક આવ્યા. અને મહારાજ એક બાજુ શેખજીને જોઈને એક બાજુ પ્રાગજી દવેને જોઈએ, એટલે મહારાજને કંઈક ક્લિક થયું, એટલે મહારાજે આમ ગોળ ફરીને પ્રાગજી શેખજીની સામે આમ આંખ મિચકારી, આમ સહેજ આમ આંખ મારી, એટલે શેખજીને ખબર પડી ગઈ મહારાજ જરા મસ્તીના મૂડમાં છે. એટલે મહારાજ કે શેખજી તમારા બીવી કેટલી, તમારે બીવી કેટલી? હવે આ તો મુસ્લિમ એટલે એક કરતાં વધારે હોય પણ શકે. એટલે શેખજી કે મહારાજ મારે 2 બીવી. મહારાજ કે તમારી ઉંમર કેટલી? તો કે મહારાજ મારી ઉંમર 40. મહારાજ કે તમારે 2 બીબી નહીં? તો એકની 37 ને એકની 32. કે મહારાજ કે આમ અમારી એક આજ્ઞા તમે પાડશો? તો કે મહારાજ 100% આપની આજ્ઞા હોય ને આપ રાજી થઈને કહેતો શું કામ ના પાડું. મહારાજ કે એમ કરો ને, 1 બીવી પ્રાગજી દવેને આપી દો ને, 1 બીવી પ્રાગજી દવેને આપી દો ને. કે એટલે પ્રાગજી દવે આ બાજુ બાબા સાંભળતા હતા, એટલે જેને આમ ફોર્મમાં આવી ગયા, ગોઠવાઈ ગયું, ગોઠવાતું લાગે છે. કે છે મહારાજ કે પ્રાગજી પછી આ શેખજી એમ કહે છે કે હું તો 1 બીવી આપી દઉં, એ તો હા પાડે છે અમારી આજ્ઞા, તો તમને અનુકૂળ છે ને? કે હા મહારાજ પ્રેમથી હું જોઈ આવું, અને 2માંથી જે અનુકૂળ હોય હું સિલેક્ટ કરી આવું. કે એટલે મહારાજ કે શેખજીને ભાઈ તમને મંજૂર છે આ 2માંથી જે સિલેક્ટ કરે? શેખજી કે મહારાજ મને મંજૂર, કારણ કે શેખજી જાણતા કે મારે તો ખાલી આંખ મિચકારી મસ્કરી કરતા હતા, મને મંજૂર છે. મહારાજ કે પ્રાગજીને કે સારું તો જઈ આવજો ઘરે. કે ના ના મહારાજ હું જઈ આવીશ, કે એમાં શું કે અત્યારે જરૂર, ચલો. કે શેખજીને કે ચાલો અત્યારે ઘેર કે આપણે. તે મહારાજ ફિક્સમાં મૂકી ગયા. મહારાજ કે આપણને એમ કહેતો કોકની પરણેલી સ્ત્રી અસર ના પાડશે, અને મુસ્લિમ છે મુસલમાન ના પાડશે, આ પાડીને બેઠા. તે મહારાજે સ્ટેપ ટુ, મહારાજ કે શેખજી અમે તમારા ઘરે જમવા માટે આવ્યા અને રસોઈ બહુ સરસ બનેલી, અને ત્યારે અમે તમને પૂછ્યું કે રસોઈ બહુ સરસ બની છે, કોણે બનાવી? ત્યારે તમે કહ્યું મેં બનાવી. ત્યારે મેં તમને ખબર છે પૂછેલું કે તમારા ઘરમાં બે બીવી છે ને તમારે રસોઈ બનાવી પડે છે? ત્યારે તમે મને એમ કહેલું બે બીવી છે પણ બેમાંથી એકને રાંધતા નથી આવડતું એટલે મારે બનાવવી પડે છે, એવું તમે કહેલું કે નહીં? શેખજી સમજે કે હા મહારાજ મેં કહેલું. મહારાજ પ્રાગજીને કે જો આવું છે, બેમાંથી એકને રાંધતા આવડતું નથી, અને તમે લઈને ઘરે આવશો ને તો રસોઈ શેખજી અત્યારે બનાવી આપે છે, એમ તમારે રસોઈ બનાવી આપવી પડશે. પ્રાગજી કે મહારાજ શેખજી એટલું કરે છે તો હું નહીં કરું કે? શેખજી આટલું કરે છે તો હું નહીં કરું કે? એટલે કે મહારાજ બધું જ ચાલશે કે? મહારાજ તો ફિક્સમાં મૂકી ગયા. મહારાજ કે આપણને એમ કે ના પાડશે ત્યાં તો આ તો પ્રાગજી કે આવા જ દો. મહારાજ કે પણ આવી રીતે રસોઈ ના કરે તો ના ચાલે ઘરમાં, કહે છે અને તમારું ઘર કેમ ચાલશે રસોઈ નહીં આવડે ને રસોઈ નહીં કરે તો? કે મહારાજ એ બધું હું કરીશ, તમે જરાય ચિંતા ના કરશો, બધું ચાલશે પણ તમે ગોઠવી જ દો. હવે આ વાત આટલી માંડી છે ને તો દર વખતે તમે આટલી વાત માંડો છો ને પછી પૂરી કરી નાખો છો, એની કરતાં આ વખતે વ્યવસ્થિત પૂરી કરો. મહારાજ આમ ચેકમેટ થયા. મહારાજ કહેવાય આને શું કરવું કહે છે? અને પછી મહારાજે સ્ટેપ થ્રી ચલાવ્યું. મહારાજ કે તમારે શેખજી બે બીવી તો ખરી પણ એ તો મુસલમાન છે ને પછી એ હિન્દુને પરણે ખરા કે? એટલે મહારાજ શેખજી કે એ મહારાજ એને પૂછવું પડે કે? પ્રાગજી કે ના ના મારે તમે આજ્ઞા કરો ને કે ના શું કરે કે? પ્રાગજી પેલા મહારાજ કે બરોબર, તો શેખજી આપણા સત્સંગી છે કે એમના ઘરવાળા બધા કંઈ સત્સંગી નથી અમારી આજ્ઞા પાડે કે? પ્રાગજી કે હારું તમે કાયમ વાત ઊભી કરો છો ને એમને એમ પૂરી થઈ જાય છે કે હરખું મારું આવા જ નથી દેતા. પછી મહારાજે સાંખ્ય કરાવ્યું. મહારાજ કે જો આ અમારી સાથે ફરી શકો છો, આ સુંદર કથા વાર્તા થાય છે, બધા હરિભક્તો તમારી ઉપર ખૂબ રાજી છે, એટલે અમે પણ ખૂબ રાજી છીએ. આવી સેવા નહીં મળે, વર્ષે 6-8 મહિને અમારી સાથે ફરાય છે, પેલું લફરું પાછળ અડી જશે તો પાછું આ નહીં થાય, અને સેવા કરવા જવું હશે દિલ્હી અક્ષરધામમાં વહેલું નહીં જવાય, એની કરતાં તમે રહેવા દો, આ એકલા છો એ સારું છે. અને ખૂબ બધું બળ આપ્યું મહારાજે. અને પાછા પ્રાગજી દવે આમ થોડા નિરાશ થઈ ગયા, હારું મહારાજ તમે કહો એમ એમ પાછા થયા. પણ મહારાજ એકદમ રમૂજી અને આનંદી હતા, એમ સ્વામીશ્રી પણ એકદમ રમૂજી એકદમ આનંદી. શોર્ટમેનનો પ્રસંગ કહી દઉં, આમ તો 10:05 થઈ ગઈ છે, 2 મિનિટમાં કહી દઉં. ઘણા બધા પ્રસંગો આમ સ્વામી એકદમ આનંદી એકદમ રમૂજી અને પ્રેમથી ઘણી વખત બધી વાત કરતા હોય છે. સ્વામી એક વખત ત્યાં રાજકોટમાં હતા, 19 ફેબ્રુઆરી 1995, 19-20-21 ત્રણ દિવસ થયેલા, અને સ્વામી પછી ત્યાં 21 તારીખે સવારે સ્વામી નીકળતા હતા ગોંડલ જવા માટે. તે વખતે આમ છેલ્લે બાથરૂમમાંથી ફ્રેશ થઈને સ્વામી આમ બેડરૂમમાં આવ્યા, ત્યાં સેવક સંતે હાથમાં ગાતર્યું આપ્યું, સ્વામી આમ ઉડતા હતા. અને તે વખતે અગત્યનો એક ફોન આવે, સ્વામીને વાત કરી કે સ્વામી આ ફોન છે. અને સ્વામી કે સ્વામી હાથમાં ફોન લીધો, અને સામેથી યુવક છે આપણો અમેરિકાથી એક, એને વાવાની વાત કરી કે સ્વામી મારા મધરધામમાં ગયા, સ્વામી કે તો બધી ત્યાં વાત કરી, બધું અસ્થિ બધું પતી ગયું, તો કે આ બધું વિધિ પતી ગઈ. પણ કે બાપા પ્રશ્ન થયો. સ્વામી કે શું પ્રશ્ન થયો? કે સ્વામીજી તો મધરધામમાં ગયા 10 દિવસ થયા છે અને બાપુજી એમ કહે છે કે મારે ફરી વખત લગ્ન કરવા છે. સ્વામી કે ના હોય, કહે છે કે 10 દિવસ તો નથી, ક્યાં એમને બીજા લગ્ન કરવા છે? અને કે સ્વામી કે એને લગ્ન કરવા પણ સામે મળવું જોઈએ ને, કહે છે એ કે સ્વામી એમને બધું શોધી રાખ્યું છે એને, એ તો કરી જ નાખવાના લગ્ન. આ તો હું તમને માહિતી આપું છું, એ તો જુદા બીજા ઘરમાં રહેવા ગયા, ત્યાં રહેતા હતા અને ત્યાં લગ્ન થશે, આ તો મેં તમને. સ્વામી કે ના ફોન. એટલે કે સ્વામી કે એ તો બીજા ઘરે છે કે બીજા મકાને છે, અહીં નથી. સ્વામી તો ને સ્વામી એકદમ ફોર્મમાં આવી ગયા. સ્વામી કે કંઈ કરવાની જરૂર નથી ને, આપણે હવે આ મોટી ઉંમર થઈ ગઈ ને, ગઢડા થઈ ગયા ને, હવે 5-10 વર્ષ જીવમાં હું બીજી જરૂર છે ને, ભગવાનનું ભજન કરવાનું, સેવા ભક્તિ કરવાની ને. સ્વામી કે પણ કે બાપા હું બધું સમજું. પેલા સ્વામી એની ઉપર વાર કરવા માટે કે સ્વામી બધું સમજું છું પણ આ તો બાપુજી આવું કહે છે. સ્વામી કે હું અત્યારે ગોંડલ જઉં છું અને હું કલાકમાં ગોંડલ પહોંચીશ, કલાક પછી મને ફોન કરે એવું કહે છે. કારણ કે બાપા નહીં કરે. સ્વામી કે ના શું કરે કે? એને કહેજો મને ફોન કરે કે? અને કે સ્વામી એમ પાવરથી જરા બોલ્યા, એટલે પછી ફોન મૂકીને સ્વામી એમ બળાપો કાઢવા માંડ્યા. અને સ્વામી એકદમ ફોર્મમાં આવીને કે સ્વામી ખબર નહીં લોકોને કેમનું પૈડું ઉપડે છે કે 65 વર્ષે પૈડું ઉપડે છે, મારે ફરક જ ઉમૂળ છે. સ્વામી કે એક તો હાથમાં લાકડી છે, અને પછી એમ સ્વામી અમે એક્શન કરી, બહુ જ રમૂજી એક્શન કરેલી, હાથમાં લાકડી લાખીને સ્વામી આમ ચાલતા ચાલતા સભામાં આવે, અને એ પાછું આ ઉંમરે બીજી વખત પૈડવું છે. સ્વામી કે પેલી શું કહેવત છે? એટલે કે કોક બોલો ગરડી ઘોડીને લાલ લગામ. સ્વામી કે હા એ આમ તાદરસ ફોન ઉપર જોયું કે? અને પછી સ્વામી જે હસ્યા છે, જે હસ્યા જબરદસ્ત હસ્યા. સ્વામી કે લોકોને આવું ગાન પણ ઉપડે છે, જે એક્શન ને બધું સ્વામી કરેલું ને અત્યંત રમૂજી. અને સ્વામી ત્યાં ગોંડલ પહોંચ્યા અને કલાક પછી પેલાનો ફોન આવ્યો. કારણ કે સ્વામી આજ્ઞા કરી હતી એટલે આમ સ્વામી સાથે જોડાણ સત્સંગી, એટલે ફોન તો આવ્યો. બાપા સ્વામી કે મને સમાચાર મળે ને તમારા દીકરાએ સમાચાર આપ્યા કે તમારે બીજી વખત લગ્ન કરવા છે. પોઈન્ટ બ્લેન્ક રહે જો સ્વામી તો પૂછ્યું. તો પેલા આમ ધ્રુતરતા કે હા હા સ્વામી મારી ઈચ્છા છે. સ્વામી કે હા બોલતા શરમ નથી આવતી કે જોગી મહારાજની આટલી સેવા કરી છે, ના ઉંમરે બીજી વખત પરણ્યું છે, આજ્ઞા છે પરણવાનું જ નથી કે પણ કે પણ સ્વામી કે પણ કશું જ નહીં. એમ કરો આ ફોન મૂકી અને તાત્કાલિક તમે ટિકિટ કઢાવો, મને બે દિવસમાં ગોંડલ મળો, ઇન્ડિયા આવી જાઓ પાછા, અમેરિકા આપણે રહેવું જ નથી કે અમેરિકા રહેવું જ નથી, પાછા આવી જાઓ. અને પાછા બોલાવી લીધા ને અત્યારે હરિમંદિરમાં પ્રેમથી બિચારા પૂજારી તરીકે સેવા કરે છે હજી. પાછા ઇન્ડિયા બોલાવી લીધા સ્વામીએ, સ્વામી કે આપણે તમારા ગામમાં હરિમંદિર બાંધ્યું છે ને ત્યાં આપણે પૂજારીની જરૂર છે, પૂજારી ગોઠવી દીધા. અને સ્વામી એ મળ્યા ત્યારે સ્વામી એટલી બધી ઘણી બધી રમૂજ કરે, સ્વામી કે આમ આટલા ગયા ત્યાં તમે ધોત્યું જેવું ના જબ્બો જોઈને માથે ટોપી અરખી રહેતી નથી, આ માથે ટોપી અરખી રહી. બીજી વખત પૈણું છે કે એમ કહ્યું સ્વામી ઘણી બધી વખતે રમૂજ ઊભી કરીને પણ આમ ઉપદેશ પણ કડક થઈને આપેલો. પણ આવું ઘણી વખત બનતું હોય છે, સારંગપુરના બધા સંતો આમ વાજિંત્ર હાર્મોનિયમને તબલા વગાડવા બેઠા અને સ્વામી આમ જમતા જમતા જોઈ રહ્યા, સ્વામી કેમ નહીં આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આટલા બધા એક સાથે વાગે ને એટલે શું કહેવાય, પેલું શું કહેવાય? એમ સ્વામી પૂછવા માંડે એટલે કોઈ કીધું સ્વામી ઓર્કેસ્ટ્રા કહેવાય. સ્વામી કે હા એ ઓર્કે છે કે આ એ ચાલે છે. સ્વામી કે આમાં છે ને સામે એક જણો લાકડી હલાવનારો હોય કે એ લાકડી હલાવે ને તો આ બધા બરાબર વગાડે તો વગાડે નહીં. તો સ્વામી કે ઘનશ્યામ બાપા ઊભા થાવ, એમ કે ઘનશ્યામ બાપાને ઊભા કર્યા અને સ્વામી કે તમે આમ હલાવો લાકડી એ પ્રમાણે વગાડે. ઘનશ્યામ બાપા કે મને કાંઈ નથી આવડતું કે હું ક્યાંથી લાકડી હલાવ કે. સ્વામી કે આમાં જે હલાવતો હોય ને એને બહુ ખબર ના પડતી હોય, એમને મજા હલાવતો હોય કે સ્વામી કે જે હલાવતો હોય એમને મજા હલાવતો આવો કરતા. સ્વામી કે આમાં કાંઈ ના કરવાનું, બે લાકડી પડે આમાં જ કરવાનું હોય એટલે પેલા વગાડે. સ્વામી કે તો જે લોકોએ નક્કી કર્યું ને એ જ વગાડતો હોય, આમ તો પેલો અમદો અમતો લોકોને ઉત્સાહમાં આનંદમાં રાખતો હોય, બાકી લાકડી હોય એમ કોઈ ના વગાડે. સ્વામીને કોન્સેપ્ટ એવો હતો. ઘનશ્યામ બાપાને કે સ્વામી કે એમ નહીં વ્યવસ્થિત ઉભા, એટલે ગાતરીને બધું સરખું કરાયું આમ ઘનશ્યામ બાપાને ઉભા રાખ્યા. અને સ્વામી બધા કે જો ઘનશ્યામ બાપા હાથ લાવ્યા પ્રમાણે તમારે વગાડવાનું છે. અને બધા 8-10 હાર્મોનિયમ ને 8-10 તબલાવાળા બધા સંતો બેઠા, નવા શીખનાર બધા સંતો, અને બધું રિધમ સાથે કરવાનું હતું. તે પણ સ્વામી સ્વરૂપ સ્વામી કે ઉભા રહો જમતા. સ્વામી કે ઘનશ્યામ બાપાને કંઈક હાથમાં આપો તો ખરા. એટલે આમ બધા શોધ્યું કે લાકડી જેવું મળે ક્યાંથી, તે બાજુના સ્વામીના રૂમમાંથી સાવણી પડી ગયો, સાવણી લઈ આવ્યો સાવણી. ઘનશ્યામ બાપા બિચારા સામી સામે જોતા હતા, કોકે સાવણી ઘનશ્યામ બાપા હાથ તમે પછાડી આવું હતું હશે કે સામેની આ તો પણ સ્વામી જે ખળખળાટ હશે. સાંકે ના ના બાપા આપણે હલાવવાનું જ છે, તમારે આપણે લાકડી સમજીને હલાવું કે. પછી પાછું સાંકે એમને ઘનશ્યામ બાપાનું રિસ્પેક્ટ સચવાય કે આપણે એક લાકડી લાવો અને લાકડી ક્યાંક દેશો. ત્યાં બધું તંત્ર ઊભું રાખ્યું 5-7-10 મિનિટ સુધી અને લાકડી આપીને સ્વામી ઘનશ્યામ બાપાને હલાયા બે ચાર વખત. આમાં સાંકે હવે તબલા સારું ગયો, પેલા લોકો જે વગાડ્યું એ જ વગાડ્યું. અને સ્વામી જોઈને જે હશે જે હશે મોઢામાં કોળિયો ચાવી ના શકે, પેટ એટલું ઉછળે એમની, આંખમાંથી એટલું બધું પાણી, જે હસતા હતા જે હસતા હતા. અને પછી ઘનશ્યામ બાપા બે ચાર વાર થાકી ગયા. સ્વામી કે એમ નહીં આ લોકો જ્યાં સુધી વગાડે ત્યાં સુધી વગાડ તમારે ચલાવવાનું. ઘનશ્યામ બાપા કે ઓ મેલ્યુ લો કે મેલ્યુ કે મારે નથી હલાવ કે આ થાકી જાય કે છે ખબર છે. અને તોય સ્વામીએ 1/2 કલાક જમ્યા ત્યાં સુધી ઊભા રાખ્યા ઘનશ્યામ બાપાને, ત્યાં આમાં મલાવડાયું. પણ સ્વામી આયુર્વેદી રમૂજ ઊભી કરતા હોય છે ઘણી વખત, પણ એ આનંદ માટે એકદમ આટલા હળવાઈ પોતે રહી શકે. સાંઈ જાણે કે ઘનશ્યામ બાપાને કડવું તો ફાવતું નથી, એમાં લીમડાનો રસ તો ફાવે જ નહીં. પણ ચૈત્ર સુદ પડવા આવે એટલે સ્વામીને 5-7 દિવસ સુધી પેલો થોડો લીમડો પાય. અને પણ એક ભારે ચરિત્ર છે સ્વામી, તમે લીમડો પીવા જુઓ ને પછી એમનું જે મોઢું થાય છે ને તમને એમ થાય કે સ્વામી એટલું કડવું લાગ્યું છે પરાણે પીતા એવું લાગે. તો સ્વામીને બધાની ઈચ્છાથી ઘનશ્યામ બાપાને પીવડાય, પણ એમ ઘનશ્યામ બાપા પીવે નહીં કડવો લીમડાનો રસ એ. તો સ્વામીને ભેળવવા પડે અંદર, એટલે સ્વામીને કહી રાખ્યું છે અંતર સ્વામી આપણે ઘનશ્યામ બાપાને આખો ગ્લાસ પીવડાવી દેવો છે, પણ તમારા કાર્યક્રમમાં ભળવું પડે. સ્વામી કે વાંધો નહીં હું ભળી જાઉં, શું કરવાનું છે કે. એટલે સ્વામી બધા સ્વામી સમજાવી દીધું અને સ્વામી બરાબર નાસ્તો કરવા બેઠા ને પેલું આમ પહેલાં જ પીધું, ચૈત્ર સુદ પડવો હતો ને તમ લીમડો, એટલે સ્વામી આમ પીધો ને આમ મોઢું આમ થોડું બગાડ્યું. સ્વામીને કુદરતી આમ સહેજ આમ થઈ જાય છે, એટલે ઘનશ્યામ બાપા આમ સામે જોઈને આમ નીચે જોવા માંડ્યા. સ્વામીને સામે જોઈને ખળખળાટ હસ્યા. સ્વામી કેમ બાપા નીચે જોઈ ગયા, એટલે કે શું પણ તમને ના ભાવતો કંઈ લીમડા પીવાની જરૂર નથી કે. સ્વામી કે ના ના તો ગુણ કરે ને આમ તેમ મહિમા ગાયો સોર સ્વામીએ, હું ઇન્ટેલિજન્ટલી આમ મહિમા ગાયો. અને પછી એક સંત છે એ આખો ગ્લાસ ભરી લઈને આવે કે લો સ્વામી, સેવક સંતને આમ આપ્યો હાથમાં ગ્લાસને, બોલ્યા જોશથી કે લો ફર્સ્ટ ક્લાસ તાજી દ્રાક્ષનું જ્યુસ છે કે પીવો, લીલી દ્રાક્ષનું જ્યુસ. એટલે સ્વામી કે કેમ લીલી દ્રાક્ષનું જ્યુસ અત્યારે કાઢ્યું ઠાકોરજીને ધરાવ્યું? તો કે હા બાપા ઠાકોરજીને ધરાવ્યું પણ અંદર ફ્રીઝમાં પડેલું એટલે થોડુંક ઠંડુ થઈ ગયું, થોડુંક ગરમ કરીને અત્યારે લાયા. સ્વામી કે વાહ સરસ છે. એમ કે સેવક સંતે સ્વામીને હાથમાં આપ્યું અને સ્વામી આમ થોડું આમ એક સીપ લીધું આમ અડાડ્યું મળે. સ્વામી આમ સ્વામી કે વાહ સરસ છે. લો ઘનશ્યામ બાપા ભલે કડવું ના પીવો, લો ગળ્યું પીવો કહે છે. એમ કહીને ઘનશ્યામ બાપાને હાથમાં આપ્યું. સ્વામી કે પણ એક શરત, મોઢે અડાડો તો પછી છૂટો નહીં કરવાનો ગ્લાસ, એમને પી જવાનું કે. ઘનશ્યામ બાપા કે હા એમને પીજો, કેમ કે ઉભા કર્યા અને ગ્લાસ આમ મોઢે મળે, સ્વામી કેમ મોઢે મળે, અહીંયા એમને ગંધ તો આવી ગઈ એકવાર, સ્વામી કે પીજાવ પીજાવ નીચે ના લેશો, કે ના પીજાવ પીજાવ કે છે, અને મોઢે અડાડીને સ્વામી ખળખડ ખાતે પીવડા દીધો, અને જે ઘનશ્યામ બાપાનું મોઢું થાય ને એના અંતર દુનિયામાં આગળ રગે રગમાં કડવાશ પ્રસરી ગઈ, અને સ્વામી તો જે હશે જે હશે એ વખતે પણ આમ સ્વામીનું આખું ઉછળતું પેટ અને એમની આંખોમાં જે પાણી જાય ને સ્વામી હાથમાં કોળિયો એમને રહી ગયો, નીચું જોઈને હશે ને આમ ઉપર જોઈને હશે, ગાતરિયું આડું એમની જે સ્ટાઇલ છે ને બહુ હશે ત્યારે આમ ગાતરિયું આડું કરી દે છે, જે હશે આ બહુ જ હશે સ્વામી, પણ સ્વામીએ ઘનશ્યામ બાપાને આખો ગ્લાસ કડવો લીમડાનો રસ પાયે છૂટકો કર્યો. ઘનશ્યામ બાપા બેસી ગયા અને પછી છેલ્લા એવા મોઢું કડવું કરીને તરત પાણી લાવીને કોગળા કર્યા ને બધું કર્યું, અને સ્વામી પછી થાળમાંથી કંઈક આમ ગળ્યું ચકતું આપ્યું ઠાકોરજી થાળ, સ્વામી કે બાપા આ જમો, એટલે તમારું મોઢું જરાડું થઈ જાય, મારે નથી જમવું કે આ કડવું તમે પીવડાવી દીધું કે, તો એ સ્વામીએ આપ્યું ને પછી પ્રેમથી પાછા જમ્યા, અને પછી ઘનશ્યામ બાપા જોતા હતા કે કોણ હતો કે આને ફોલાઈ ગયો, કે કોણ એવો હતો કે એટલે સ્વામીને સ્વામીને ફોસલાવી ગયો કોણ હતો, કે કોણ હતો કે આને ફોલાવી ગયો કે, અને પછી ઘનશ્યામ બાપા કે તમે એક્ટિંગ ટોપ કરો છો, કે તમને ખબર હતી કે નહીં આ કળ, તમને જ ખબર હતી ને કે કડવા લીમડાનું રસ છે, કે તમે તો મોઢે અડાડ્યો ત્યારે આમ આમ એક ઘૂંટડો લીધો તો આમ તમે તો આમ જાણે મોઢા ઉપર આમ મલકાતા બહુ સરસ પીધું હતું, સ્વામી કે ઘનશ્યામ બાપા નિષ્કપટ થયું તો કે આ મેં ઘૂંટડો પીધો જ નથી, આ પ્રસાદીનું નથી કે છે, પણ આટલા પ્રેમ સ્વામી પણ અમુક વખતે એકદમ આનંદીને રમૂજી હોય છે, પણ મહારાજ એવો આનંદ કરાવતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણો બધો આનંદ, સંતો હરિભક્તો મહારાજ એક વખત સુરા ખાતર કે શાસ્ત્રીય સંગીત ગાઓ, સુરા ખાતર કે મન ના આવડે, હું ક્યાં કુદર ધૂને ગાઉં છું સભામાં, તો શાસ્ત્રીય સંગીત ગાઉં, મહારાજ કે તમને આવડે છે એમાં કે બહુ શાસ્ત્રીય સંગીતમાં હોય નહીં, આમ ગાતા ગાતા વચ્ચે ઊભા ના રહીએ શું ગમને, ઊભા રહીએ શાસ્ત્રીય, એમાં કંઈ બીજું હોય નહીં કે, મહારાજ એવી વ્યાખ્યા, મહારાજ કે આ ગાવ એટલે શું કેમ કહેવાય, આ આ આ ગાવ એટલે શાસ્ત્રીય, એમાં કે બહુ લાંબુ હોય નહીં, વચ્ચે થોડુંક આમ ખચકાવાનું ઊભા રહેવાનું, સુરા ખચર કે પણ એવું ના ફાવે, મહારાજ કે ફાવે, એક તો દૂધ પાક ફૂલ પીરસેલો અને આમ અહીં સુધી, અને બપોરનો સમય મહારાજ ખાટલા ઉપર આડા થયા, સુરા ખચર બાજુ પગ દાબતા હતા મહારાજ, મહારાજ કે આવડે તમને શાસ્ત્રીય, મહારાજ કે ના આવડે, મહારાજ કે જો હું તમને ગવડાવું બોલો તમને આવડે, તો કે આ મહારાજ કે તમારું આ પેલું શું કહેવાય ને અંગરખું એ ઊંચું કરો ને આંખ બંધ કરી દો કે, અને શ્વાસ ભરી લો અંદર, તો કે આ ઊંચું કરીને શ્વાસ ભરી દીધો, અને મહારાજે સૂતા સૂતા પડખું ફરી જમણા પગનો અંગૂઠો સુરા ખાતેની ડૂટીમાં ભરાયો, અને મહારાજ કે હવે ગાવતો, એટલે મહારાજ કે ખરે આ તો કરો, એટલે આમ સુરા ખાતે આ શરૂ કર્યો, એટલે મહારાજે ગોદા માર્યા બેચારા, એટલે આ આ આ આ મહારાજ કે આ શાસ્ત્રી આમાં કે બહુ હોય નહીં આટલું જ હોય, મહારાજ આમ પેલા ડૂટીમાં અંગૂઠો ભરાઈને ગોદા મારે ચાર પાંચ આમ સુતા સુતા જ, પેલો બીજા આ આ આ થઈ જાય, મહારાજ કે આ શાસ્ત્રીય સંગીત આમાં કંઈ બીજું ગાનારા બધા આટલું જ કરે છે, પણ એકદમ રમૂજ, પણ એકદમ આનંદી અને રમૂજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય, આવા તો અનંત ગુણો છે આપણે વાતો કરશું, તો જેવા શ્રીજી મહારાજ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની.
1: શાસ્ત્રીજી મહારાજ ના દર્શન કરતા ચડે છે ચોગણો રંગ, એમના વખતના જે ભક્તો હતા સુરવીર હતા અને બધી આજ્ઞા કઠણમાં કઠણ આજ્ઞા પાળતા અને ખૂબ બળિયા હતા, આપણને સુખી કરવા માટે બહુ કષ્ટ વેઠા છે, અપાર કષ્ટ વેઠા છે બધી રીતે, પણ એમને તો લાગ્યું જ નથી, એ તો અલમસ્ત અને કેફમાં જ રહેતા, બધી મુશ્કેલી બધી ઘણી આવતી, પણ એટલે મુશ્કેલીઓ આવે અને એ ઢીલા પડે તો બીજા વધારે ઢીલા પડી જાય, પણ એક કારણ નહોતું ઢીલા પડે કે ના પડે, તો એમને ભગવાન મહારાજ સ્વામી મળ્યાનું કેફ, એટલો તો કેફ હતો, એટલે બીજી કોઈ મુશ્કેલી ગણતરીમાં જ ના આવે, અને એમના ભક્તો આવે બધા એક એક બધા કેટલા સુરવીર, આ મોતીભાઈ ને આશા કાકા ને ઈશ્વરભાઈ પ્રભુદાસ લાલા અને સુમા ભગતને એક એમની ટીમ જ લઈને આવ્યા હતા શાસ્ત્રી મારે, અને બધું કામ કરી ગયા, ખેલ ખેલી ગયા, અક્ષમસર ડંકો મારી દીધો અને પાછા પધાર્યા.

એમને રસોઈ આપી, એમના બીજા સગાવાલાને કહેવાથી રસોઈ આપી, પણ શાસ્ત્રી મહારાજ જમે નહીં. તો શાસ્ત્રી મહારાજ એ વિનંતી કરવા ગયા કે સ્વામી, આ તમારે માટે તો રસોઈ આપી, તમે ના જમો તો. સ્વામી કહે, તારા વર્તમાન તો જો, ખરડાયેલા હાથથી કેવી રીતે જમવું? તો એ વિચાર કરી જાય. તો સામે કહું, સ્વામી હું શું કરું? તો તમે જમો. સ્વામી કે આ બધા ધંધા બંધ કર, પણ શરીર થઈને વર્તમાન ધરાય. અને કેવા શરીર થયા, જબરજસ્ત. શાસ્ત્રી મહારાજ આગળ પ્રેમથી એમનું શરણનું ગ્રહણ કર્યું અને એમની આજ્ઞા શિર સાથે પાડીને બધા કાર્ય કરી બતાવ્યું. તો સ્વામી આખી આ ટીમ જ હતી. સ્વામીએ અક્ષરધામથી લાવેલા અને બધા પાસે કામ કર્યું. તો સોમા ભગત તો બોટાદ સ્ટેશને પથરા આવ્યા હતા. હવે તે ગયા તે ખાવાનું કાંઈ નહીં, ચણા ફાંકીને આખું પેલું વેગન ખાલી કરી નાખ્યું. અને એટલે એવી રીતે બધા એક એક શુરવી. અને આ જેવા સોમા ભગત આ પથ્થર બાંધવાનો કહેવાય એ કોઈ હિંમત ન કરે, કોઈ હિંમત ન કરે. ચોખ્ખું મોત દેખાય, પણ શાસ્ત્રીમાં કે હજાર વખત માથું આપવું પડે, હજાર વખત મરવું પડે તો ઓછું છે. એવી રીતે એવી શ્રદ્ધાથી એમને કામ કર્યું અને દોડા બાંધી દીધા અને ડંકો વાગી ગયો. પણ શાસ્ત્રી મહારાજે કહેવા અને એમની આજ્ઞા પાડનારે કહેવા, બધી એક એક બધી છે. એટલે આવી રીતે કામ થયું છે. બહુ મુશ્કેલીમાં, હાડમારીમાં આ કાર્ય થયું છે. પૈસા હોય તો બધા કરી શકે, પૈસા હોય તોય ના કરી શકે. એવી રીતે બધું કાર્ય કર્યું છે. અને હવે તો ગ્રંથો ને ગ્રંથો લખાય શાસ્ત્રી મહારાજ ઉપર, એવું ભવ્ય કાર્ય કર્યું છે. અને બીજું બધું તો ઠીક. આજે આપણે જે મજા કરીએ છીએ, લહેર કરીએ છીએ, એનું કારણ શાસ્ત્રી મહારાજ હતા. શાસ્ત્રી મહારાજ જે અક્ષર પુષ્પ તમને પધરાવી દીધા, મધ્ય ખંડમાં કોઈને તાકાત નથી. ખૂણિયું જ્ઞાન કહેવાતું. બધા સંતો હતા, ઉપાસનાવાળા સંતો હતા, પણ તોય એક ચિઠ્ઠી આવી જૂનાગઢ કે તમે એમને એક શિખરનું મંદિર કરવું હતું, પણ તોય ના થઈ શક્યું. અને શાસ્ત્રી મહારાજે 3 શિખરનું મંદિર કરી નાખ્યું. અને એ બધો મોટો ઇતિહાસ છે. પણ કહેવાનું શું કે આજે મધ્ય મંદિરમાં, મધ્ય બાજુમાં તો હતા બાજુના ખંડમાં વઢવાણમાં, પણ મધ્ય ખંડમાં મહારાજને અને એમના ઉત્તમ સેવક ગુણાતન સાહેબ અને જોટે મૂર્તિ પધરાવી. અને એનો ઇતિહાસ મહારાજ કહે કે છેલ્લાના 5માં કે આજે મૂર્તિ ભક્ત સહિત, ઉત્તમ ભક્ત સહિત સેવા કરવાની વાત કરી. તો સ્વામીએ તો સેવાની વાત એવી કરી, હજારો લાખો વર્ષ સુધી ચાલ્યા કરશે. અને મહારાજ સ્વામીને જોડમાં બેસાડ્યા અને આપણને આ ઉપાસના આપી. અને સત્પુરુષો દ્વારા મહારાજે આ કાર્ય ચાલુ રાખ્યું. અને સ્વામી કહે છે આ ચાલુ જ રહેશે. યોગી આપણે વાત કરી કે ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રહેશે. એટલે એવો સિક્કો મારી દીધો કે અખંડ બધું આ ઉપાસનાનું કાર્ય ચાલુ રહેશે અને ડંકો વાગશે. જય રામ સ્વામી મહારાજ.

શ્રીમદ ભગવદ્ ગીતા એના ઉપર પ્રવચનનો લાભ આપણે બે દિવસ પ્રાપ્ત કર્યો. એના વિશે આજે વાત શરૂ કરીએ તે પહેલા સંસ્કૃતની અંદર એક સુભાષિત આવે છે એની વાત કરીએ. ચાણક્યએ એક સંસ્કૃતના સુભાષિતમાં એવું લખ્યું છે કે અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ આયુ બહુવિઘ્નતા ચ યત સારભૂતમ તદ ઉપાસનીયમ હંસો યથા ક્ષીરમિવ અંબુ મધ્યાત. અર્થાત કે શાસ્ત્રો બધા અપાર છે અને વિદ્યાઓ ઘણી બધી પ્રકારની છે, એની સામે મનુષ્યની આયુષ્ય અતિ અલ્પ છે. તો આ અલ્પ આયુષ્યની અંદર બધાય શાસ્ત્રોનો અભ્યાસ કરવા કરતા જે સારભૂત હોય એને આપણે ગ્રહણ કરવું જોઈએ. જેમ હંસ હોય છે એ પાણીમાંથી ક્ષીરને એટલે કે સારને એ ગ્રહણ કરી લેતો હોય છે તે રીતે, એમ આપણે પણ ભગવદ્ ગીતાની પ્રવચનમાળાનો પ્રારંભ કર્યો છે. પરંતુ 700 શ્લોકોની ભગવદ્ ગીતા છે અને સમય છે આપણી પાસે 3 દિવસનો અને એ પણ 1.25 કલાક છે, એટલે સમગ્રતયા એક ભગવદ્ ગીતાના વિચારો ઉપર આપણે કંઈ વિમર્શ કરી શકીએ એમ નથી. પરંતુ યત સાર ભૂતમ તદ ઉપાસનીયમ, પણ એનો જો સાર એ આપણા હાથની અંદર આવી જાય તો પછી એ બધું પામી ગયા છીએ. તો જેમ પાઘડીનો વડ છેડે એવું ગુજરાતીમાં કહેવાય છે, તેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાનની વાતો કરી છે, કર્મની પણ વાતો સમજાવી છે, સાથે સાથે યજ્ઞની પણ વાતો કરી છે. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું કે પરસ્પર આપણે એકબીજાને આ સહકાર આપીને એ જીવવું જોઈએ. પરસ્પરમ ભાવયંતઃ શ્રેયમ પરમ અવાપ્સ્યથ, આપણું જે શ્રેય છે કલ્યાણ છે એકબીજાને સહારો આપતા આપતા આપણે પ્રાપ્ત કરવું એ યજ્ઞીય ભાવના છે. યજ્ઞ એટલે ખાલી પેલું હવન કરવું એ નહીં, પરંતુ આપણે બીજાના માટે કંઈક ઘસાવવું, બીજાને કંઈક ટેકો આપવો એનું નામ પણ યજ્ઞ છે. જુદા જુદા ઘણા બધા યજ્ઞો આપણા શાસ્ત્રોએ બતાવેલા છે, બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, એની સાથે સાથે જપયજ્ઞની પણ કૃષ્ણ ભગવાને વાતો કરી કે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ. તો આવી બધી પ્રકારના એ યજ્ઞોની વાતો પણ આ ભગવદ્ ગીતાની અંદર એ આપણને સમજાવવામાં આવેલી છે. હવે એવા બધા યજ્ઞો તો આપણે ના થઈ શકે, પરંતુ યજ્ઞ પુરુષ એવા પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં પરમ દિવસે આપણા ઘર આંગણે યજ્ઞ થવાનો છે, એની અંદર પણ આપણે જો લાભ લઈ લઈએ તો એ ગીતા એ થોડી ઘણી પણ સાર્થક થઈ કહેવાય. તો એ પણ વાતો એ આપણને સમજાવી છે. અને એમ કરતાં કરતાં ઘણી બધી વાતો એ કૃષ્ણ ભગવાન આ અર્જુનને પોતે કરી રહેલા છે. પરંતુ આટલા બધા આ ભગવદ્ ગીતાના શ્લોકો, આટલી બધી એની અંદર જુદા જુદા વિષયોની છણાવટ અને પ્રત્યેક વિષયનું પાછું ઊંડાણસભર એ જ્ઞાન, હવે આ બધાની અંદર સાર કયો પડેલો છે આ ગીતાની અંદર એ આપણને પ્રશ્ન થાય. એ વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવેલી એક વાત યાદ આવે. સ્વામીશ્રી જ્યારે પ્રભાસ પાટણની અંદર સોમનાથની બાજુમાં તે તીર્થસ્થાન છે ત્યાં આગળ એકવાર પધારેલા, ને ત્યાં આગળ એક મંદિરની અંદર ભીત ઉપર આખી ભગવદ્ ગીતા એ કોતરવામાં આવેલી છે. 700 શ્લોકો એ ભીત ઉપર એ ત્યાં આગળ લખવામાં આવેલા છે. એ બધું જોઈને સંતોએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ 700 શ્લોકની ભગવદ્ ગીતા અહીંયા લખી છે, પરંતુ એ ભગવદ્ ગીતાનો સારભૂત શ્લોક કયો? એ વખતે સ્વામીશ્રી તરત જ બોલ્યા કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામી મા શુચ. કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી છે કે તું તારા મનના બધા જે ધર્મો વિચારો પડતા મૂકીને એક મારા શરણે આવ તો હું તને મોક્ષ પમાડીશ. સ્વામી કે આ ભગવદ્ ગીતાનો સાર છે કે આપણું પોતાનું બધું જ મૂકીને ભગવાન અને સંતને શરણે જવું એ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. જુદા જુદા ચિંતા

તો એ જુદો જુદો સાર એ ગીતામાંથી કાઢ્યો છે. પરંતુ જ્યારે આપણે સમગ્રતયા ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ ત્યારે સ્વામીશ્રીએ કહેલી આ વાત એ આપણને એ સાચી લાગે છે. કૃષ્ણ ભગવાન અર્જુનને ભગવદ્ ગીતાની શરૂઆતથી તે અંત સુધી એ સતત એક વાત જો કાયમ કરતા આવ્યા હોય તો તે એ છે કે એમના પોતાને શરણે જવાની. આ શ્લોકમાં પણ કહ્યું કે મામ એકમ શરણમ વ્રજ, તું મારા એકને શરણે આવ તો હું તને મોક્ષ પમાડીશ. ભગવદ્ ગીતાનો સાર આ જ છે કે આપણા પોતાના બધા મનના વિચારોને પડતા મૂકીને ભગવાન અને સંતના શરણે જવું. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયથી તમે જોશો તો કેટલી બધી વાર એ કૃષ્ણ ભગવાને અર્જુનને આ વાતો કરી છે. બીજા અધ્યાયના 61મા શ્લોકની અંદર અને 6ઠા અધ્યાયના 14મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે યુક્ત આસિત મત પરહ, તું મારા પરાયણ બની જા, મારી અંદર તારી વૃત્તિઓને પરોવી દે. 7મા અધ્યાયના 1લા શ્લોકની અંદર પણ કૃષ્ણ ભગવાન કહે છે કે મય આસક્ત મનાહા મામ યથા જ્ઞાસ્યસી તત્ શૃણુ, કે તું મારી અંદર તારા મનને એ આસક્ત કરી નાખ. પોતાની બાજુ હંમેશા એ ભગવાન અર્જુનને વાળતા રહેલા છે. 8મા અધ્યાયના 7મા શ્લોકની અંદર પણ ભગવાન અર્જુનને કહે છે કે મામ અનુસ્મર યુદ્ધ્ય છે, તું મારું સ્મરણ કરતા કરતા યુદ્ધરૂપી કર્મ કર, તને કોઈ વાંધો નહીં આવે. મય અર્પિત મનોબુદ્ધિ મામે એશિયસી અસંશયમ, તું મારી અંદર બુદ્ધિ રાખીને જો બધું કાર્ય કરીશ તો તું મને જ પામીશ, એમાં તું કાંઈ સંશય રાખતો નહીં. ત્યાર પછી તમે જુઓ તો 9મા અધ્યાયના 33મા શ્લોકમાં પણ ભગવાન કહે છે કે ભજસ્વ મામ, તું મારું ભજન કર. ત્યાર પછી એ જ અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાન કહે છે કે મન મના ભવ મદ્યાજી મામ નમસ્કુરુ મામે એષ્યસી યુક્તિવેવ આત્માનમ મત પરાયણઃ, તું મને જ ભજ, મારી પાસે યાચના કર, મારી અંદર મન રાખનારો થા. તો આવી રીતે એ બધા અધ્યાયની અંદર ભગવાન એક વાત અર્જુનને આ કરતા આવ્યા છે. જેમ સોયની પાછળ દોરો ચાલ્યો આવે એમ ગીતાના પ્રત્યેક અધ્યાયની અંદર ભગવાન અર્જુનને સમજાવી રહેલા છે કે તું એક મારે શરણે આવ. 12મા અધ્યાયના 8મા શ્લોકની અંદર પણ વાત કરતા ભગવાન કહે છે કે મય એવ મન આદત્સ્વ મયમ બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયી એવ અત ઉર્ધ્વમ ન સંશયઃ, કે તું તારી બુદ્ધિને મારી અંદર સ્થિર કરી દે, તું તારા મનને મારી અંદર પરોવી દે તો તને કોઈ પણ પ્રકારનો ઉર્ધ્વગતિની અંદર એ સંશય નહીં રહે. એ જ અધ્યાયના 9મા શ્લોકની અંદર પણ ભગવાન કહે છે કે અભ્યાસ યોગે ન તતો મામ ઈચ્છાપ્તુમ ધનંજય, તું બધો અભ્યાસ કરીને પ્રયત્ન કરીને પણ મને જ પામવાની એક ઈચ્છા રાખજે. તો આવી રીતે પ્રત્યેક શ્લોકોની અંદર એ હંમેશા કૃષ્ણ ભગવાન એ પોતાની તરફ અર્જુનને ખેંચી રહેલા છે. લગભગ 35 થી 40 વખત કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ ઉપદેશ આપ્યો છે કે તું મારે શરણે આવ, તું મારે શરણે આવ, તું મારી ભક્તિ કર. તો આ ગીતાનો સાર છે. જ્ઞાનની વાતો છે, કર્મની વાતો છે, સાંખ્યની વાતો છે, બધું છે ગીતામાં. પરંતુ જો મુખ્ય વાત હોય તો એ આ છે કે આ ભક્તિ યોગ, કે આપણા જીવનની અંદર ભગવાનના પ્રત્યે આવી ભક્તિ જાગૃત થવી જોઈએ. શાસ્ત્રોની કથા સાંભળીને એની પારાયણો કરીને અંતે કરવાનું ભગવાન આપણને આ સમજાવે છે કે ભગવાનમાં આપણી આસ્થા એ દ્રઢ થવી જોઈએ. અને ભગવાન પણ કયા તો ઉપર એમના ધામમાં બિરાજમાન છે એ નહીં, પરંતુ કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહ્યું, મામ એકમ શરણમ વ્રજ. મામ એટલે કે તું મારા શરણે આવ, કહેતા કે પ્રગટ ભગવાનના આશરે આપણે જવું જોઈએ. કૃષ્ણ ભગવાનની પહેલા ઘણા બધા અવતારો એ ભગવાનના આપણા ભારત વર્ષની અંદર થઈ ગયેલા, પણ ભગવાન અર્જુનને શું કહે છે કે તું મારા શરણે આવ. મારા શરણે એટલે કે પ્રગટ ભગવાન જે પૃથ્વી ઉપર વિચરતા હોય એના શરણે જઈને એની ભક્તિ આપણે કરવી જોઈએ તો એનાથી આપણો મોક્ષ થતો હોય છે. ભગવાનને હંમેશા પ્રગટપણે જ્યારે આપણે ભજીએ છીએ ત્યારે આપણા જીવનું કલ્યાણ થતું હોય છે એ વાત અહીંયા આપણને ભગવાન સમજાવી રહેલા છે. પરંતુ મનુષ્યની પ્રકૃતિ કેવી છે તો પરોક્ષ પ્રિયા ખલુ માનવાહા, હંમેશા એને પરોક્ષપણે ભક્તિ કરવી બહુ ગમતી હોય છે. જે આગળ અવતાર થઈ ગયા હોય, જેની મૂર્તિઓ હોય, એ બધા ભગવાન એની ભક્તિ કરવાનું માણસને હંમેશા ગમે છે, કારણ કે એની અંદર કોઈ તકલીફ આપણને પડે નહીં. તમે મૂર્તિની સામે ઉભા રહીને બીડી પીવો કે મૂર્તિ હાથ પકડવા નહીં આવે કે આપણાથી બીડી ના પીવાય, પણ પ્રગટ ભગવાન કે સંત આગળ જઈને વ્યસન કરે તરત સ્વામી રોકશે કે ભાઈ આ વ્યસન મૂકો, એટલે આપણને કઠણ પડે ભક્તિ કરવી. પરંતુ અંતે કલ્યાણ તો આ પ્રગટની ભક્તિમાં રહેલું છે. માણસ તમે જુઓ તો નાગપાંચમના દિવસે ઘરની દિવાલ ઉપર નાગ ચિતરતો હોય છે,
એને પછી પેલો કુલેરનો પ્રસાદ બનાવીને ધરાવતો હોય છે કે આજે નાગદાદાની જયંતિ છે, લાવો એમને આપણે ધરાવીએ. એટલે એ બધી ભક્તિ કરે, પણ જો એ નાગદેવતા ભક્તિથી પ્રસન્ન થઈને સાક્ષાત દર્શન દે ઘરની અંદર, તો તરત સાણસો શોધે કે લાવો લાવો અને પકડીને બહાર ફેંકી આવીએ. તો જ્યારે ભગવાન પણ પ્રગટ હોય ને, ત્યારે એમને ઓળખીને એમની ભક્તિ કરવી એ બહુ અઘરી હોય છે. એવી રીતે જે સંતની અંદર ભગવાન પ્રગટ હોય, એ સંતના શરણે જઈને એમના આદેશ પ્રમાણે જીવવું પણ બહુ કઠણ પડતું હોય છે. હમણાં સ્વામીશ્રી એડિસનમાં હતા, ત્યારે એક હરિભક્ત એમના દીકરાને લઈને આવ્યા, 7-8 વર્ષનો હશે, અને સ્વામીના દર્શન કરવા માટે એમ એ બાપે એના દીકરાને કહ્યું તો છોકરો મોઢું જ ફેરવી લે, પેલા કે દંડવત કર સ્વામીને, તો છોકરો પાછો ફરીને ઊભો રહી જાય, સ્વામી બાજુ એ જુએ નહીં. 4-5 વાર આવું કહ્યું પણ એણે કંઈ બરકત જ લાવ્યો નહીં. એટલે પછી એ જે હરિભક્ત હતા એણે સ્વામીને કહ્યું કે સ્વામી, આમ તો ઘેર તમારા ફોટાને આવી રીતે દંડવત કરે છે, ત્યાં આગળ આરતી કરે છે, દીવો કરે છે, બધું કરે છે, પણ કોણ જાણે કેમ અહીંયા નથી આવતો પાસે. સ્વામી કે બધાને પ્રગટમાં તકલીફ પડે છે ને, કે બાકી ફોટાને પૂજવામાં માનવામાં કંઈ તકલીફ પડતી નથી. તો આવી રીતે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હોય, અથવા તો એમના સંત જ્યારે આ પૃથ્વી ઉપર સદેહ વિચરતા હોય, ત્યારે એમને ઓળખીને ભક્તિ કરવાની વાત એ ભગવાન આપણને સમજાવે છે, પણ એ ઘણી વખત એ આપણને કઠણ પડી જાય. મોટા મોટા શાસ્ત્રોના અભ્યાસીઓ એ પણ તમે તા અને બધા ગોવાળીઓની સાથે એકવાર કંઈક આવી રીતે રમતા હશે ને, એમને ભૂખ લાગી, એ વખતે બધા ઋષિઓ હતા એ યજ્ઞ કરી રહેલા, એટલે ભગવાને એમના બધા ગોપ બાળકો જે સખાઓ હતા એમને કહ્યું કે જાઓ આ ઋષિઓની પાસે અને એમની પાસેથી થોડીક ભિક્ષા લઈ આવો, તો આપણે જમીએ તો આપણી ભૂખ જાય. બધા મિત્રો એમના ઋષિઓની પાસે જેવી ભિક્ષા લેવા માટે ગયા, ઋષિઓ બધા અકળી ગયા કે તમે હાલો હાલો કે અહીંથી જતા જ રહ્યા, નાયા ધોયા વગરના આવ્યા, અમારો યજ્ઞ અભડાવશો કે. અને જે સળગતા લાકડા હતા ને એ લઈને મારવા માટે દોડ્યા, પેલા તો બિચારા જીવ બચાવીને ભાગીને આવ્યા ભગવાનની પાસે અને કહ્યું કે તમે અમને ક્યાં રસોઈ લેવા મોકલ્યા, આ તો માંડ મરતા મરતા માંડ બચીને આવ્યા છીએ. ત્યારે કહ્યું ભગવાને કે શું થયું કે આવી રીતે તો બધા અમને મારવા પાછળ પડ્યા. ત્યારે કૃષ્ણ કહે છે કે આવ અને એ લોકો તમને ભિક્ષા આપશે ને આપણી ભૂખ જશે. બધાએ કહ્યું કે રહેવા દો, ત્યાં આગળ જવાની કઈ જરૂર નથી, આ લોકોએ સળગતા લાકડા લીધા, પેલા હાંબેલા લઈને પાછળ પડશે કે ત્યાં આગળ મોકલતા જ નહીં અમને. ભગવાને કહ્યું કે તમે ચિંતા ના કરતો, ત્યાંથી તમને ભિક્ષા મળી રહેશે. અને બધા ગોપ બાળકોને એ બધા સખાઓ એમના ત્યાં આગળ ગયા અને જ્યારે એક ઋષિઓની પત્નીઓએ જાણ્યું કે ભગવાન પોતે ભૂખ્યા થયા છે અને એમને આવી રીતે અનાજની જરૂર છે, તો સરસ મજાની ગરમા ગરમ રસોઈ બનાવી. કારણ કે ગોપીઓના સમાગમથી એમને ખબર પડી ગયેલી કે આ કૃષ્ણ ભલે દેખાય મનુષ્ય જેવા પણ એ ભગવાન છે, અને સરસ મજાના થાળ બનાવી અને ઋષિ પત્નીઓએ આ બધાને આપ્યા, એ લઈને એ કૃષ્ણની પાસે આવ્યા અને ભગવાન એ બધા થાળ આરોગ્યા. અને આ પ્રકાશન થયું કે હવે આમાં કરવું શું, આની અંદર શું કરવું. એટલે પછી બધાએ નક્કી કરો ઠરાવ કે આપણે એક કામ કરો કે આપણી જે આ પત્નીઓ છે હવે એમને બધાને રસોડાની અંદર પ્રવેશવાની મનાઈ કરી દો, કારણ કે બધી અબડી ગઈ કહેવાય કે આથો હાથ આ બધા ભરવાડોને રસોઈ આપી એમ લોકોએ આપણા રસોડાની અંદર. એટલે ઘેર આવીને બધાએ કહ્યું કે આથી હવે તમારા રસોડાની અંદર આવવાનું નહીં, બધી રસોઈઓ અમે કરશું પણ તમારે આની અંદર કોઈ દાડો પ્રવેશ કરવાનો નહીં. પેલા કે બહુ સારું કે. અને આ રીતે એ ઋષિઓ પછી આ બધી ક્રિયા કરવા માંડ્યા. એકવાર ભગવાનને જમાડ્યું, એ બધી ઋષિ પત્નીઓને કાયમની રસોઈ કરવાની ટળી ગઈ. આજે 5000 વર્ષ પછી પણ તમે મથુરામાં જાઓ તો ચોબાઓ બધી રસોઈઓ કરતા હોય છે અને બધી ચોબણો એ હિંચકા ઉપર પાન ખાતા ખાતા બેઠી હોય છે. તો ભગવાનને પ્રગટપણે જાણીને એકવાર જો સેવા કરી આટલી શાંતિ થઈ ગઈ. પણ એથી પણ આગળ પછી ઋષિઓને જ્યારે ખબર પડી કે આ જે ભિક્ષા માગવા માટે આપણા આંગણે આવેલા એ સાક્ષાત ભગવાન હતા અને આપણે ઓળખી એમને શક્યા નહીં, અને એ વખતે એ લોકોને બહુ પસ્તાવો થયો. અને ભાગવતની અંદર એમના વચનો લખ્યા છે કે ઋષિઓ પોતાના જન્મને એ ધિક્કાર આપવા માંડ્યા કે દિગ જન્મ નહ ત્રિવૃદ્ધ વિદ્યામ દિગ વ્રતમ દિગ બહુજ્ઞતામ દિગ કુલમ દિગ ક્રિયાદાક્ષ્યમ વિમુખા વૈત્વધોક્ષજે. કે આપણા આ બ્રાહ્મણ કુળના જન્મને ધિક્કાર છે કે આપણે પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નહીં. આપણે જ્યાં શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ્ઞાનને પણ ધિક્કાર છે કે ભગવાન પ્રગટ હતા અને આપણે એને ઓળખી શક્યા નહીં. દિગ વ્રતમ કે આપણે જે કંઈ વ્રત ઉપવાસો કરે બધાને પણ ધિક્કાર છે કે વ્રત ઉપવાસના ફળરૂપ ભગવાન આપણા આંગણે આવ્યા પણ આપણે એને ઓળખી શક્યા નહીં. દ્રિક ક્રિયાદાક્ષ્યમ આપણે આ બધા જે યજ્ઞના કર્મકાંડ છે એને પણ ધિક્કાર છે કે આપણે આ ભગવાનને ઓળખી શક્યા નહીં. તો આ પ્રગટપણે જ્યારે ભગવાન વિચરતા હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે, પરંતુ ભગવાન આપણને ગીતામાં સમજાવે છે કે એમને ઓળખીને આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે એ ભક્તિના ફળ રૂપે એ મોક્ષની આપણને પ્રાપ્તિ થતી હોય છે. તો આ ગીતાનો સાર છે.
કે ભગવાનને પ્રગટપણે જાણીને

એમની ભક્તિ કરવી. હવે આપણને પ્રશ્ન થાય કે કળિયુગની અંદર કઈ જગ્યાએ ભગવાનને આપણે ગોતવા, કારણ કે ભગવાન તો એ 5000 વર્ષ પહેલા ચાલ્યા ગયા, ત્યારથી જ કળિયુગની શરૂઆત થઈ છે. તો ભયો ઉદાસ તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ, કે તમને જો ભગવાન ન મળ્યા અને એના કારણે તમે ઉદાસ થયા હો તે ઉદાસી રાખવાની જરૂર નથી. રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તમને ભગવાનને મળવું તો મળી ના શક્યા અને તમે જો ઉદાસ થયા તો એ ઉદાસી ખંખેરી નાખો. તુલસીદાસ કહે છે કે તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ, તમે એવા સંતની પાસે ચાલ્યા જાઓ કે જેની પાસે ભગવાન હોય, એ તમને ભગવાનનો આશરો કરાવશે. તો આપણને શાસ્ત્રો સમજાવે છે કે જ્યારે પ્રગટ ભગવાન એ પોતે પૃથ્વી ઉપર ના હોય ત્યારે સંત દ્વારા વિચરતા હોય છે, જેમ પુત્ર દ્વારા પિતાનો વંશ ચાલતો હોય છે. અંગ્રેજીમાં જ્યારે પિતા ગુજરી જાય ત્યારે શું કહે છે, હી સર્વાઈવડ બાય હિઝ સન, એવું કહે છે. બાપ મરી ગયા એમ ના કહે, પણ એ હવે એના પુત્ર દ્વારા જીવે છે એવું કહેવામાં આવે છે. એમ ભગવાન જ્યારે પૃથ્વી ઉપરથી અંતર્ધાન થઈ જાય પછી એવા એકાંતિક સંત દ્વારા હંમેશા પૃથ્વી ઉપર હોય છે. એવા સંતના સમાગમમાં આપણે રહીએ તો પછી એ ભગવાનનો અનુભવ આપણને કરાવે. તો આ પણ એક ગીતાનું આ તાત્પર્ય છે. તો એ અર્જુનને ભગવાન સમજાવે છે આ ભક્તિ યોગ. ગઈકાલે સ્વામી શ્રી પોતે વાત કરેલી કે ભક્તિ ભક્તિ સહુ કરે, પણ ભક્તિમાં ભારે ભેદ. ભક્તિ પ્રગટ છે, પરંતુ એ ભક્તિ પ્રગટ ભગવાનની એ કરવી જોઈએ એમ આપણને આ ગીતાદિક વગેરે શાસ્ત્રો સમજાવે છે. તો એ રહસ્ય અર્જુનને કૃષ્ણ ભગવાને સમજાવ્યું, અને સાથે સાથે બીજી પણ કઈ વાત કરી કે માં શરણમ વ્રજ અને માં એકમ શરણમ વ્રજ. આ એકમ શબ્દની અંદર એ પતિવ્રતાપણાનો ભાવ ભગવાને અર્જુનને બતાવ્યો કે પ્રગટ ભગવાનને શરણે જવું જોઈએ, અથવા તો ભગવાન જેમાં હોય એવા સંતના આશરે જવું જોઈએ, અને એનો પણ પતિવ્રતાના ભાવે આપણે આશરો કરવો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય એને પોતાનો પતિ ગમે તે હોય, કુરૂપ હોય, કંગાળ હોય, અથવા તો નિર્ધન હોય, પણ એ પોતાના પતિને જ સર્વોપરી માને, બીજા બધાને આદર આપે પણ પોતાના પતિના વિશેની નિષ્ઠા હોય છે, એમ આપણે પણ આપણા જીવનની અંદર આ ભક્તિમાં પતિવ્રતાની ભાવના એ શીખવાની છે. આપણે દુનિયાની અંદર જોઈએ છીએ તો ભક્તિ તો બધા ઘણા કરે છે, પણ આવી પતિવ્રતાની ભક્તિ એ બહુ આપણને ઓછી દેખાય. કે જે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ એ ઈષ્ટદેવની નિષ્ઠા એ આપણા જીવનમાં દ્રઢ હોવી જોઈએ. બીજા બધાને આદર આપવાનો અને આપણા ઈષ્ટદેવનું પૂજન, વંદન, અર્ચન અને ઉપાસના એ જો કરીએ તે સાચી ભક્તિ આપણા જીવનમાં એ આવી કહેવાય. જેમ હનુમાનજીની ભક્તિ અત્યારે પણ આપણે વખાણીએ છીએ, એનું કારણ શું? અંત્યના 16મા વચનોત્માં શ્રીજી મહારાજે કહ્યું કે હનુમાનજીને રામચંદ્રજીના વિશે એવી પતિવ્રતાની ભક્તિ છે. તો રામ ભગવાન પછી ઘણા બધા ભગવાનના અવતારો થયા, પણ હનુમાનજીની નિષ્ઠા રામમાંથી ડગી નથી. તો આ પતિવ્રતાની ભક્તિ થઈ કહેવાય. જેમ મીરાબાઈએ ગાયું કે મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. હવે બીજા બધા અવતારોને એ પોતે માનતા હશે, પરંતુ પોતાના ઈષ્ટદેવ જે કૃષ્ણ ભગવાન એના વિશે આવી એમને આપ્યા ત્યારે તુલસીદાસ પોતે શું બોલ્યા કે કહા કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય બાણ. મારું મસ્તક હું તમારી આગળ ત્યારે જ નમાવીશ કે જ્યારે તમે ધનુષ્ય હાથમાં લઈને મને દર્શન આપો, કારણ કે મારે તો રામ ભગવાનની ઉપાસના છે. તો તુલસીદાસને કંઈ કૃષ્ણ ભગવાનનો તિરસ્કાર નહોતો, પરંતુ આ ભક્તિની એક ભાવના છે કે જે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ એની અંદર આવો પતિવ્રતાનો ભાવ એ આપણને દ્રઢ થવો જોઈએ. તો એ ભક્તિમાંથી આપણે કંઈક પામી શકીએ. તમે જમીનમાંથી પાણી કાઢવાની મહેનત કરતા હો અને 15-20 જગ્યાએ તમે 10-10 ફૂટના ખાડા ખોદો તો એમાંથી કંઈ પાણી ના નીકળે, પણ એક જગ્યાએ તમે 150-200 ફૂટ ઊંડું ખોદ્યા કરો તો તરત પાણીની ધાર અંદરથી નીકળશે. એમ આપણે એક જગ્યાએ જો નિષ્ઠા રાખીને ભક્તિ કર્યા કરીએ તો પછી એ ભક્તિનું ફળ મળે. અંગ્રેજીમાં જેમ કહે છે કે રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ હોય, એ ઈષ્ટદેવને આપણે સર્વોપરી માનીને એની ભક્તિ કરીએ તો એ ભક્તિનું ગૌરવ કંઈક વધે છે. અને આવો જે ભક્ત બને છે કે જે પ્રગટ ભગવાનને પતિવ્રતાના ભાવે ઉપાસના કરી આપણે જો આવી ભક્તિ કરીએ તો હવે ભગવાન ગીતાની અંદર આપણને અદ્ભુત આશીર્વાદ આપે છે. અને આશીર્વાદ આપતા પોતે વાત કરે છે કે અનન્ય ચિંતયંતો માં એ જના પરી ઉપાસતે, ભાવે ઉપાસના ભજન કરે છે તો એના યોગ અને ક્ષેમ એ બંનેનું હું

કરું છું, પછી ભગવાનની જવાબદારી થઈ જાય આપણને સંભાળવાની. પણ જ્યાં સુધી આવી ભક્તિ ના ઉદય થાય ત્યાં સુધી ભગવાનના હાથ પકડે. પણ જ્યારે આપણે આવી પતિવ્રતાના ભાવે એમની સેવા પૂજા કરીએ ત્યારે ભગવાન કહે છે કે હું એના યોગ અને ક્ષેમનું વહન કરું છું. તો આવી પ્રકારે એ ભગવાન આપણને આશીર્વાદ. ત્યારે આપણે જોઈએ છીએ કે કૃષ્ણ ભગવાને એના યોગ અને ક્ષેમ એ બંનેનું વહન કર્યું. કૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રની અંદર તો વિજેતા બનાવ્યો, પરંતુ પોતાના ધામની પણ પ્રાપ્તિ કરાવી અને નર નારાયણ દેવની જય આજે આપણે પણ બોલાવીએ છીએ. તો યોગ અને ક્ષેમ એ બંને અર્જુનના કૃષ્ણ ભગવાને સાચવ્યા. એકવાર અર્જુને કૃષ્ણ ભગવાનને એવી વાત કરી કે આવી રીતે આ યુદ્ધની અંદર હું જો આવી રીતે હણાઈ જાઉં, હું મરી જાઉં, તો પછી તમે શું કરો? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું તને મરવા જ ના દઉં, હું તને મરવા જ ના દઉં. તો આવી પ્રકારે ભગવાન એની રક્ષાની અંદર આવી ગયા. ભગવાને કહ્યું કે પ્રીતિમ પાર્થેન શાશ્વતી, મારી જે પ્રીતિ આ અર્જુનની અંદર છે એને કોઈ ઉખાડી શકે તેમ નથી. અને કેવા શબ્દો મહાભારતના દ્રોણ પર્વની અંદર એ કૃષ્ણ ભગવાને વાપર્યા છે કે નહીં દારા ન મિત્રાણી જ્ઞાતયો ન ચ બાંધવાહા કશ્ચિત ન અન્ય પ્રિયતર કુંતી પુત્રાત મમાર્જુનાત, કે કુંતીના પુત્ર અર્જુન જેવું તો મને મારી પત્નીની અંદર પણ હેત નથી. ભગવાન કહે છે કે મને મારા મિત્રો, મારી જ્ઞાતિ અને મારા બંધુઓ પણ જેવા પ્રિય નથી, એવા પ્રિય આ અર્જુન એ પોતે છે. તો જો ભગવાન માં દ્વેષથી જે અર્જુનનો દ્વેષ કરે છે, હું એમ જ માનું છું કે એ મારો દ્વેષ કરે છે. ય તમ અનુ સ માં અનુ, જે આવી રીતે મારા ભક્તની પાછળ પાછળ જાય છે, હું એમ માનું છું કે મારી પાછળ પાછળ પોતે આવે છે. તો આ રીતે આપણે પ્રગટપણે અને પ્રતિવ્રતાના ભાવથી એ ઉપાસના કરવી જોઈએ. ગીતા મહાત્માના શ્લોકોની અંદર એક બહુ સુંદર શ્લોક એ કવિઓએ લખ્યો છે કે આ જબરજસ્ત એક કુરુક્ષેત્ર રૂપી રણ નદી હતી, એને ઓળંગવી એ બહુ અઘરું હતું. એ નદીને ઓળંગવું પાંડવો માટે ઘણું અઘરું હતું, છતાં પણ એ બધા જ એને ઓળંગી ગયા. કેમ ઓળંગી ગયા? તો એની સુંદર વાત કરતા લખે છે કે આ નવી નદી પહેલા તો કેવી ભયંકર હતી, તો ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા. આ નદીની અંદર ભીષ્મ અને દ્રોણ જેવા બે કિનારાઓ હતા, કે એને ઓળંગીને બહાર નીકળવું એ અતિ કઠણ હતું. ત્યાર પછી એનું જે પાણી, એ તો એ જયદ્રથ રૂપી પાણી હતું, કે એ પણ એવો જબરજસ્ત યુદ્ધો હતો કે જેમ નદીમાં પાણીની અંદર આપણે તરવું અઘરું પડે, એમાં જયદ્રથને મારવો એ પણ અતિ કઠણ હતો. અને ગાંધાર નીલોપલા, જેમ નદીઓની અંદર બધા પથરાઓ પડ્યા હોય એ આપણને ખબર પણ ના પડે ને આપણને વાગી જાય, એમ આ યુદ્ધરૂપી નદીમાં ગાંધાર રાજ એટલે કે શકુની જેવો એ મોટો પથરો હતો, એ ગમે ત્યારે ભટકાઈ જાય હતો અને બધાને મારી પાડે એવો હતો, પણ એને પણ આ બધા પાર કરી ગયા. શલ્ય ગ્રાહવતી, આ નદી કેવી હતી? તેમાં શલ્યરૂપી મગર હતો. જેમ નદીમાં મગર હોય માણસને ગળી જતા હોય છે, તો આ શલ્ય જેવો મહાયોદ્ધો એ પણ પાંડવને ગળી જવા માટે તૈયાર થઈને બેઠેલો. કૃપેણ વહની, કૃપાચાર્ય જેવા વમળો એની અંદર હતા. જેમ નદીમાં વમળો આવે, પાંડવોને યુદ્ધની અંદર ડૂબાડી દેવા માટે તૈયાર થઈને ઉભેલા. અને કર્ણેન વેલા કુલા, અને કર્ણ જેવી એની અંદર બધી ભમરીઓ આવતી હતી. જેમ નદીઓના પ્રવાહમાં ભમરીઓ બધી ઉઠતી હોય છે, તો આ કર્ણ જેવો એની અંદર આ ભમરી થઈને પડેલો. અને અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા, અને અશ્વત્થામા અને વિકર્ણ જેવા મહાભયંકર પ્રાણીઓ આની અંદર પડેલા. જેમ નદીઓમાં જુદા જુદા જળચર પ્રાણીઓ હોય છે, એ માણસને આખો નાખો ખાઈ જાય, તો આ અશ્વત્થામા અને વિકર્ણ જેવા એ જબરજસ્ત બધા પ્રાણીઓ હતા, પાંડવોને ગળી જવા તૈયાર. અને દુર્યોધનાવર્તિની, અને દુર્યોધન એ પણ આ યુદ્ધરૂપી નદીની અંદર પાંડવોની સામે ટકરાવાનો હતો. હવે આવા મોટા મોટા યોદ્ધાઓની સામે આ પાંચ પાંડવો એ પોતે પાર કરી ગયા યુદ્ધ નદીને. સોત્તીર્ણા ખલુ પાંડવે રણ નદી, આ પાંડવો દ્વારા આવી યુદ્ધરૂપી નદી એ પાર કરી જવાય એનું કારણ શું? કૈવર્તકઃ કેશવઃ, કારણ કે એ લોકોના સુકાની એ ભગવાન સ્વયં હતા. અને ભગવાન સુકાની કેમ બન્યા? કારણ કે એ અર્જુનની અને આ બધાની ભક્તિ એમના પ્રત્યે એવી હતી. તો આપણને આ ગીતા સાર રૂપે આટલું જ સમજાવે છે કે આપણા જીવનની અંદર પણ આ ભગવાન. ગીતાના છેલ્લા અધ્યાયો છે એ ભક્તિ યોગના અધ્યાયો તરીકે ઓળખાય છે. પહેલા છ અધ્યાયો એ કર્મયોગ છે, બીજા છ અધ્યાયો એ જ્ઞાન યોગ છે, અને છેલ્લા છ અધ્યાયો એ ભક્તિ યોગ છે. વિદ્વાન એવું કહે છે કે સમગ્ર 100,000 શ્લોકોનું મહાભારત એનો સાર ભગવદ્ ગીતા છે, અને 18 અધ્યાયની એ ભગવદ્ ગીતા એનો સાર એના આ છેલ્લા છ

અધ્યાયોની અંદર પડેલો છે. અને એનો પણ સાર એ આ છે કે સર્વ આપણા સંકલ્પોને પડતા મૂકીને આપણે એક ભગવાનના શરણે જઈએ તો આપણો મોક્ષ એનાથી થતો હોય છે. આ સાર કાઢીને આપો એ બહુ અઘરો છે, કારણ કે કેટલા બધા જુદા જુદા વિષયો ગીતાની અંદર પડેલા છે. હવે એની અંદરથી તમે જુઓ તો મોટા મોટા લોકો પણ કંઈક જુદો ને જુદો સાર કાઢીને બેઠેલા છે, પરંતુ એની અંદર આપણને સ્વામીશ્રીએ આ સાર બતાવ્યો કે આપણા જીવનની અંદર ભગવાનનો આવો અનન્ય આશરો કરવો એ આ ગીતાનું તાત્પર્ય છે. અને આ બધી વાતો કર્યા પછી અર્જુનને કૃષ્ણ ભગવાન પોતે પૂછે છે કે આ જે કે મેં બધી વાતો કરી એ વાતો તારા સમજ્યાની અંદર આવી હોય અને એનાથી પ્રનષ્ટસ્તે ધનંજય, કે તારો મોહ છે એ નાશ પામ્યો કે નહીં, ત્યારે અર્જુન પોતે કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્પ્રસાદાત્મયાચ્યુત, કે હે ભગવાન તમારી કૃપાથી મારો મોહ હવે સંપૂર્ણપણે ટળી ગયો છે અને હવે તો કરીશ્યે વચનમ તવ. હવે હું જેમ તમે કહેશો થઈ ગઈ કે અર્જુનને એમને મોહ નિદ્રામાંથી જગાડવો હતો, એના માટે 18-18 અધ્યાયો એ અર્જુનને એમણે પોતે સમજાવ્યા અને છેલ્લે અર્જુન પોતે બોલ્યો કે હવે તમે જેમ કહો એમ મારે કરવું છે. ભગવાન કે સંત એમના ઉપદેશની સમાપ્તિ કરે પછી આપણે આપણા જીવનને આટલું બોલવાનું હોય છે, કરીશ્ય વચનમ તવ. આ દુનિયાની અંદર ઘણું બધું યાદ રાખીએ છીએ, પણ જે યાદ રાખવાનું છે ને એને આપણે ભૂલી ગયા છીએ. તો અર્જુન શું ભૂલી ગયેલો, શું એને પ્રાપ્ત થયું? તો અર્જુન પોતાની ઓળખાણ ભૂલી ગયેલો કે હું આત્મા છું અને હું ભગવાનનો ભક્ત છું, આ સ્મૃતિ એને રહી નહોતી. એ ભગવાનની વાતોથી એને પાછી પ્રાપ્ત થઈ. આજે દુનિયાની અંદર ઘણી બધી ક્રાઇસિસ છે, ગુજરાતની અંદર અત્યારે વોટર ક્રાઇસિસ છે, આખી દુનિયાની અંદર તમે અત્યારે જુઓ તો પેટ્રોલની બધી ક્રાઇસિસો ઘણી બધી ઠેકાણે સંભળાય છે. તો જુદી જુદી પ્રકારની ઘણી બધી ક્રાઇસિસ એ દુનિયામાં આવતી હોય છે, પરંતુ એ તો આવે છે અને ટળી જાય છે. પણ મોટામાં મોટી જો ક્રાઇસિસ કોઈ દુનિયામાં હોય તો એ આઇડેન્ટિટી ક્રાઇસિસ છે, કે આપણે પોતે જ આપણી જાતને ભૂલી ગયા છે કે આપણે કોણ છીએ. ત્યારે ભગવાન અને સંત પ્રમુખ સ્વામી મહારાજ જેવા આપણને આપણી ઓળખાણ પાછી દ્રઢ કરાવે છે કે તમે આત્મા છો અને તમે ભગવાનના ભક્ત છો, આ તમારે. અને બીજું શું પ્રાપ્ત થયું સ્મૃતિ રૂપે? તો પોતાના સ્વધર્મનું જ્ઞાન એને પ્રાપ્ત થયું કે આ પૃથ્વી ઉપર આવીને મારો ધર્મ કયો છે, મારે કયું કર્મ કરવાનું છે. તો એની વાત કરી કે મારે આ ભગવાનની આજ્ઞા પાળવાની છે, કરીશ્ય વચનમ તવ, એ મારો ધર્મ છે, એ પ્રમાણે મારે વર્તવાનું છે. તો આ સ્મૃતિ એ કૃષ્ણ ભગવાનના ઉપદેશથી અર્જુનને પ્રાપ્ત થઈ. આ ગીતાનું તાત્પર્ય છે કે આપણે પણ આ ભગવાન અને સંતની વાણી સાંભળીને આ બે સ્મૃતિને એ પાછી મેળવવાની છે. આપણા જીવનની અંદર ગમે તેવી કથા વાર્તા આ તે બધું સાંભળીને પણ આમાં લખ્યું કે કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પરંતુ આ દેહ તે હું નહીં એમ ન માને તો એ આ દેહ તે હું એમ માને તે બધું અધૂરું. તો આ એક સ્મૃતિ આ સત્સંગ કરીને આપણે દ્રઢ કરવાની છે કે આપણી ઓળખાણ આપણો આપણું કર્મ કયું આ પૃથ્વી ઉપર. તો આપણે ઘણા બધા કર્મ કરીએ છીએ, નોકરી કરતા હશો, કોઈ આવી રીતે વેપાર કરતા હશો, કોઈને ધંધો હશે, જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદા જુદા કર્મ એ આપણે બધા જ કરીએ છીએ. પરંતુ મોટામાં મોટું કર્મ આપણું કયું છે? તો આપણે ભગવાનની આજ્ઞા પાળવાની છે, સંતની આજ્ઞામાં રહીને જીવન પૂરું કરવાનું, એ આપણું મોટામાં મોટું કર્મ. એ વ્યવહાર કરતાં કરતાં પણ આજ્ઞા પાળવાની છે, નોકરી કરતાં કરતાં, ધંધો કરતાં કરતાં, ગમે તે ક્રિયા કરીએ પણ અનુસંધાન રહે તો એ આપણો સ્વધર્મ આપણે પ્રાપ્ત કર્યો કહેવાય. તો આ ગીતાના સાર રૂપે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. હજી આખી 18 અધ્યાયની ગીતા એ ભગવાને અર્જુનને ઉપદેશ રૂપે સમજાવી. આજે 5,000 વર્ષ પછી એ ભગવદ્ ગીતા હજી પણ વિશ્વના મનુષ્યોને ઘેલું લગાડી રહી છે, હજુ પણ એની અંદરથી નવું ને નવું લોકોને મળ્યા કરે છે. એનું કારણ શું છે? તો એની અંદર આપણે પહેલા દિવસે વાત કરેલી તે પ્રમાણે આપણા બધાને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત એ ભગવાને આ ગીતાની અંદર એ મૂકેલી છે. કેવળ પ્રશ્નોની રજૂઆત નહીં પણ એ પ્રશ્નોના ઉકેલ એ પણ આ ભગવદ્ ગીતાની અંદર એ ભગવાને આપણી સમક્ષ એ મૂકેલા છે. અને એને કારણે આટલા બધા વર્ષોના વાણા વીત્યા પછી પણ એ ઉપદેશ આજે અમર છે. ભગવાન અને સંતની વાણીની આ વિશેષતા છે કે ક્યારેય વાણી મરતી નથી. આજે દુનિયામાં તમે જોશો તો ગમે તેવું સારામાં સારું ફિલ્મનું ગાયન હશે ને એ પણ 1-2-5 વર્ષે આઉટડેટ થઈ જશે. ગમે તેવું સારામાં સારું આખું અમેરિકા જેને ગાતું હોય કદાચ, પણ એ ગીત પણ એ 5 વર્ષે આઉટડેટ થઈ જવાનું. ગમે તેવી સારા

0: માં સારી પુસ્તક એ બહાર પડી હશે વિશ્વની અંદર, બેસ્ટ સેલર બુકની યાદીમાં વર્ષો સુધી રહી હશે, પરંતુ એ પણ 10-15 વર્ષે જૂની થઈ જાય છે. તો આ બધા વર્ષો જેમ જેમ પસાર થાય તેમ તેમ બધા જૂના થાય છે, પરંતુ ભગવાન અને સંતની વાણી જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એ નવી ને નવી બનતી જાય છે. કારણ કે આપણા બધાના પ્રશ્નોના ઉકેલો એ ભગવાન અને સંતની વાણીમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. એ વાણીને કાળપદે ચમકતી અને રણકતી એ દિવસે દિવસે કરતો હોય છે. તો ભગવદ્ ગીતા પણ એક એવો ગ્રંથ છે કે એની અંદર ભગવાને આ વાતો આપણને સમજાવી છે. હવે આ ભગવદ્ ગીતા તો સંસ્કૃતમાં છે, કદાચ સંસ્કૃત આમાંથી જે કોઈ નહીં જાણતા હોય એ લોકો એનો અભ્યાસ પણ નહીં કરી શકે, પણ એ ભગવદ્ ગીતાને શ્રીજી મહારાજે આપણા વચનાવતની અંદર એ સમાવી લીધી છે. એનો જ્ઞાનયોગ, એનો ભક્તિયોગ અને એનો કર્મયોગ એ શ્રીજી મહારાજે આ વચનાવતમાં આપ્યો છે. મધ્યનું 11મું વચનામૃત એ ભગવદ્ ગીતાના કર્મયોગના એ સાર રૂપે આપણને ભગવાને સમજાવ્યું છે. મધ્યનું 10મું વચનામૃત છે એ ભગવદ્ ગીતાના ભક્તિયોગના સાર રૂપે એ મહારાજે આપણને સમજાવ્યું છે. અને લોયાનું 7મું વચનામૃત છે એ ભગવદ્ ગીતાના જ્ઞાનયોગના સાર રૂપે એ શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું છે. 700 શ્લોકોની ગીતા ભલે આપણે ના વાંચી શકીએ, પણ મહારાજના જો આ વચનામૃત વંચાઈ ગયા તો પણ સમજો કે ગીતાનો સાર આપણા હાથની અંદર આવી ગયો છે. તો આ પ્રકારની એ શ્રીજી મહારાજે આપણને એ સારભૂત વાતો એ દ્રઢ કરાવી છે. અને એ જ ઉપદેશ આજે સ્વામીશ્રી પણ આપણને સૌને આપી રહ્યા છે. ત્યારે આજે આપણે સ્વામીશ્રીના ચરણોની અંદર એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનની અંદર પણ આ ભગવદ્ ગીતાના સાર રૂપે શ્રીજી મહારાજના પ્રત્યે અને એમના પ્રગટ સ્વરૂપ સમા પરમ પૂજ્ય સ્વામીશ્રીના પ્રત્યે એવી પતિવ્રતાની અને એવી પ્રગટપણાની નિષ્ઠા દ્રઢ થાય, અને અર્જુનને જેમ આપણે પણ સ્વામીશ્રીને કહી શકીએ કે કરિષ્ય વચનમ તવ. સજાન સ્વામી મહારાજની જય. પરમ પૂજ્ય સ્વામીશ્રી હવે ચોપડા પૂજન માટે હવેલીમાં પધારી રહ્યા છે, તો તે પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાં આગળ જે વિધિ કરશે તેના દર્શન આપણને અહીંયા બેઠા બેઠા સ્ક્રીન ઉપર થશે, તો આપણે સૌ શાંતિથી આપણું સ્થાન જાળવી રાખીએ.
1: પારણનો લાભ આપશે. ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય.

યોગી મહારાજ પ્રાર્થના કરે છે શાસ્ત્રી મહારાજને, હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. આ સેવકના લક્ષણ છે, કસણીમાં રહેવાય. કસણી દૂર કયો નથી કહેતા, મુશ્કેલી દૂર કયો નથી કહેતા, કઠિનાઈ પાર પડાય એ બુદ્ધિ આપજો. આપણે બધાને કસણી ગમતી નથી. સેવકના લક્ષણ છે, કોઈ વસ્તુ ઘડાય ને કસણી વગર ઘણાતું નથી. આ સોનું છે અને જેમ તપાવો એમ વધારે ચમક મારે, હીરો છે અને જેમ વધારે ઘસો એમ વધારે દેખાય, એમ આપણી કસણી અંદર જ દોષ છે, ગંદકી છે, એને કાઢવા માટે આ બધું કરવું પડે. આપણે એમને એમ કોઈ પણ વસ્તુ હોય, જો ટોલ્સ્ટોય હતા એને એક વિદ્યાર્થીએ પૂછ્યું કે તમે આ ઘડતરની વાત કર્યા કરો છો, તે ઘડતર જરૂર શું છે? તો ટોલ્સ્ટોય લોખંડનો કટકો દેખાડ્યો કે આની કિંમત શું, કા ભંગારમાં જે લોઢાની કિંમત હોય આની કિંમત. પછી એમને કહ્યું કે આમાંથી મશીનરીના સ્પેરપાર્ટ બને તો કે ઘણી કિંમત વધી જાય. એમને કહ્યું કે ઘડતર વિનાનું જીવન ભંગાર છે, ઘડતર વિનાનું જીવન ભંગાર છે, એને પોતાના પગ ઉપર રહી ના શકે, પોતે

બીજાને ઉપયોગી ના થઈ શકે. રખડતા કૂતરા હોય એની કોઈ આરતી ઉતારે, જય કૂતરા ભાઈ જય કૂતરા ભાઈ, હા તો ઓલા પથરોજ માઈ સાહેબના ખોરામ ચડી બેસે, સાહેબના ગાલ ચાટે, લો કેટલો ફેર પડી ગયો ભાઈ. એમ અત્યારે પ્રમુખ સ્વામી છે, યોગી બાપા છે, બધા યુવકો યુવાનો બાળકો બધાને ઘડે છે. જીવન ઘડતર ઘડતર બે પ્રકારના છે, એક પોતાના જે કળા હોય જે કંઈ આવડત હોય એનું ઘડતર થાય. જો અત્યારે તો એલા સચિન તેંડુલકર છે બરાબર, એનું જ બેટ તમને આપવામાં આવે, બીજા નહીં, એનું જ બેટ તમે આપો. એ સચિન તેંડુલકર એ પોતાના બેટથી કરોડો રૂપિયા કમાય છે, તમને આપવામાં આવે એ બેટ તમે એટલું કમાઈ શકો કેમ? એને પોતાની રમત ઘડી છે. અત્યારે ઓલા તમારે મહેન્દ્રસિંહ છે ને, હા જાણે છે, હવે એને અત્યારે કોન્ટ્રાક્ટ મોટી મોટી કંપનીઓ પોતાના પેલા એડવર્ટાઈઝ કરવા માટે એને 35 કરોડ રૂપિયા આપવાના છે, 2 જ વર્ષની અંદર આટલું મળશે. કારણ પોતાની રમત એને ઘડી છે. તો જો આ ક્ષેત્રમાં બહાર બધા ઘડતર થાય છે, જો તમારે મોહમ્મદ અલી અને આપણે માઇક ટાયસન એને બધું બોક્સિંગમાં કેટલા કરોડો ડોલર કમાય, પણ આમાં ઘડતર કર્યું ને પણ પોતાનું જીવન ઘડાયું નહોતું, તો એટલે બલાત્કારના કિસ્સામાં એ નામોશી થઈ ને લોકો એને પેલી રીતે નથી ઓળખતા પણ પેલી રીતે ઓળખે છે. આપણે આ ક્રિકેટ ફિલ્ડમાં આપણે પેલા કેપ્ટન હતા મોહમ્મદ અઝરુદ્દીન, લો એને મેચ ફિક્સિંગમાં બધું પકડાયા ને બધું થયું, આટલું બધું ઘડતર. કેપ્ટન હતા આપણી ટીમના અને તો એ જો જીવન ઘડાયું નહોતું, ઓલું બધું ઘડતર હતું જીવન ઘડાયું નહોતું, તો જો આ દશા થઈ. એટલે અહીં સત્સંગમાં પ્રમુખ સાહેબ છે, યોગી મહારાજ છે, એ જીવન ઘડતર કરે છે. ઓલું તો બધું તમારે પોતપોતાના ક્ષેત્રમાં બહાર તમે પડ્યા હોય એમાં તમે ઘડતર થાય છે, પણ અહીંયા એનાથી આગળ જે અગત્યનું છે એનું ઘડતર થાય છે. જો ભાઈ કાકા જ બોલ્યા છે, ભાઈ કાકા એમને તમે ઓલું વાંચો એનું શાસ્ત્ર, મારું ચારિત્રનું ઘડતર શાસ્ત્રી મહારાજે કર્યું છે, વાંચો એમને ઓટોબાયોગ્રાફીમાં પોતે જ લખ્યું છે. કેટલું અગત્યની વસ્તુ છે ચારિત્ર ઘડતર, એટલે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. કેરેક્ટર ઇઝ પાવર. હજુ આ 25,000 વોલ્ટેજ આ થાંભલા ગ્રીડમાં જાય છે ને, કેરેક્ટર પાવર છે. હિટલર છે ચર્ચિલથી બીતો હતો અને ચર્ચિલ ગાંધીજીથી બીતો હતો. કેમ? ગાંધીજી કંઈ પહેલવાન હતા, બંદૂક લઈને ફરતા હતા, કેમ બીતા હતા? ચારિત્ર, ચાર આંખ ભેગી ના કરી શકે ચર્ચિલ ગાંધીજી સાથે. તો જે કેરેક્ટર ઇઝ પાવર કહે છે ને, આ પ્રમુખ સ્વામી છો જે 85 વર્ષની ઉંમર થઈ છે, એક આટલો ડાક કાઢી આપે કોઈક ટાંકીને અણી જેટલો ઝળહળતું ચારિત્ર. આ એમને નથી થતું, એમના જે આ પોતાનું જીવન બનાવે છે કારણ આ છે. એબ્રાહમ લિંકન હતો, એની પાસે એક વિદ્યાર્થી આવ્યો, અમેરિકન પ્રેસિડેન્ટ, એની પાસે એક વિદ્યાર્થી આવ્યો, એને કહ્યું કે આજથી હું અમેરિકાનો નાગરિક થઈ ગયો છું. તો પ્રેસિડેન્ટ એકદમ ઊભા થઈને ભેટી પડ્યા એને. તો ઓલો વિદ્યાર્થી કહેતા રાજી થયા,

કે ચોક્કસ કે કેમ નહીં. તો એને તરત જ કહ્યું, તો મારા અધિકારની વાત ના પૂછ, અમેરિકન નાગરિકતા થાય ફરજની વાત પૂછ, તારા અધિકાર પાછળ ઢસડાવતા હશે. તો જ આજ પ્રમુખ સ્વામીના મોટા મોટી ખૂબી આ છે, અમે 40 વર્ષથી ભેગા છીએ, કોઈ દિવસ ભૂલથી આમ એવો કંઈ શબ્દ નીકળ્યો નથી અધિકારની વાત પ્રમુખ સ્વામીના મુખમાંથી, કોઈ દિવસ નહીં, મકર સરખો નહીં. એક સંન્યાસી હતા ને, એક બાઈને ત્યાં જમવા ગયેલા, બાઈએ 32 પ્રકારના ભોજન બનાવેલા, બધું બાઈ પીરસા કરે, પેલું પાપડ અને આ બાજુ હતું ને દેખાય નહીં, એટલે આમ નજરમાં ના આવે એટલે રહી જતું, અને સંન્યાસીને પાપડની ચટપટ લાગેલી, કે આ બાઈ હમસી નથી, આ બીજું બધું ઝીકે રાખે છે. પછી સંન્યાસી જોયું કે આ આને લાઈટ નહીં થાય, એટલે એને કહ્યું કે ભાઈ હું આજે આવતો હતો ને એક મોટો સાપ આડો પડ્યો, અને શું કહું તમને, એની ફેણ પાપડ જેવી એમ. તો ભાઈ કહો હાર પાપડ તો રહી ગયા, એમ કે જો માગી લીધું, સીધી રીતે ના મગાય, આમ પ્રશ્ન થાય વિવેકનો. તો પ્રમુખ સાહેબ મકર સરખો કર્યો નથી અધિકાર માટે. જો સ્વામી બાપાને અટેક આવ્યું હતું ને આપણે અહીં સુંદલપુરમાં, ત્યાંથી વડોદરા લઈ જતા હતા બાપાને, અને બરાબર આણંદ ચોકડી પર ગાડીઓ આવી બધી, અને એકદમ બધા ઊભા રહ્યા, બધા ગભરાઈ ગયા કે ફરીથી અટેક તો નથી આવ્યો ને. સ્વામી બાપા બધા ભેગા થઈ ગયા. સ્વામી શું કહે છે, જો આજે ડાયાભાઈ ગજ્જર ત્યાં પારણ હતી શિક્ષાપત્રની, અને એ આપણે હવે આપણે તો એ માદા પડ્યા, એટલે આચાર્ય સ્વામી કહ્યું કે તમે જી આવજો પારણ કરજો. હાર્ટ અટેક આવે છે, સિવિયર હાર્ટ અટેક, ઓર્ડિનરી નહીં આમ. તે અરે તાવ આવે તો આપણે ભૂલી જઈએ છીએ બધું, જવાબદારી બધું, આટલું સિવિયર હાર્ટ અટેક, એમાં પણ જો સ્વામી યાદ કરતા હોય, અને પોતાને તો વિચાર જ નથી કરતા કે મારી શું દશા, મને તમે જલ્દી લઈ જાઓ આમ કરો, વિચાર નથી આવતો. હરિભક્તોને વિચાર આવે. અમે દોડીને ગયા હતા બાપા, તો બાપા સીધા કે સંતન જમાડજો, મારા વાળી કે મગ બનાવજો મન સર. અરે ભાઈ અમે તો બધું કરવાના છે, તમે તમારી ચિંતા કરો, પોતાની વાત જ કરતા નથી. જો કેવું કહેવાય, જો આમ જવાબદારી એટલે ફરજ ઉપર ગયા આ લોકો, રાઇટ્સ ઉપર નહીં ડ્યુટી ઉપર. તો આપણે આખી દુનિયામાં તો તકલીફ આ છે, બધા રાઇટ્સ ઉપર જાય છે, એટલે એવો ઘૂંચવાળો થાય છે ને, અને એ એકબીજાને માથે પડે ને ચડે ને બધું ધમાલ થાય છે. ડ્યુટી પર ફરજ ઉપર જાઓ કામ થઈ જાય. તો પ્રમુખ સાહેબ એ શીખવાની એ વાત છે, આટલા વર્ષો થયા, 85 ઉંમર થઈ છે, આ સુધી ભૂલથી અધિકાર પાછળ ઢસડતું આવે છે. સ્વામી આગળ ને અધિકાર પાછળ બધા રાઈટ સુધી. એટલે આપણે સ્વામી જે વાત કરી કશે આપણે શીખવાડે છે, અને પ્રમુખ સાહેબ જીવનથી શીખવાડે છે આપણને. સ્વામીને હરિભક્તો પૂછ્યું, સંતોએ પૂછ્યું, સાહેબ તમને શું થવું ગમે, એક સેકન્ડ વિલંબ વગર સેવક, ધડાક દઈને સેવક વાત કરી. જો આપણે નીચે બેઠા છીએ ને તો ગુરુ થવાની ઈચ્છા થાય, હા ચડી બેસીએ ને હાર તોરા થાય ને બધું એવો વિચાર આવે. જે અમને જુઓ, પ્રમુખ સાહેબ જયંતિ ઉજવાય છે ને, આટલો ઊંચો બેસાડીએ છીએ આપણે, પણ અમને દરેકનો વિચાર આવે છે, દરેકને પગે લાગતા હોય, મને મન મનોમન બેઠા બેઠા ત્યાંથી એમ, ઓહો એનું સમર્પણ કેટલું, આ કેવા સેવાભાવી, આ કેટલા ઉપર બેઠા બેઠા ગુણ જ લેતા હોય. આપણે CFI જ્યારે થયું લંડન ખાતે સુવર્ણ તુલા બાપાની, તે વખતે બે પેલું પ્રદર્શન હતું, એ દૂર હતું 5 કિલોમીટર દૂર, રવિવારનો દિવસ, એટલે ત્યાં લોકો બધા બહુ આવવાના હતા, એટલે જે ખાસ જે એક

કે કિલો સોનું લખાવનારા યુવકો અને બધાને સ્વામી કહ્યું કે તમે ત્યાં ડ્યુટી ઉપર ફરજ ઉપર જાઓ. તો તુલાની વાત, હવે જેને અધિકાર હતો એ કોઈ હાજર નહીં. પછી તુલામાં સ્વામી બેઠા ને, પછી બધું પૂરું થઈ ગયું. પછી સંતોએ પૂછ્યું, બાપા તુલામાં બેઠા તે કે વિચાર આપણે શું ચાલતું હતું? સાહેબ, મારા સ્વયંસેવકોનો, ત્યાં જે મારી આજ્ઞાથી ત્યાં રહ્યા હતા પેલા પ્રદર્શન સાચવવા માટે, અને ત્યાં બધા જે લોકો આવે એને સંભાળવા માટે, એનો વિચાર મને આવતો હતો કે આ લોકોએ બચા આથી મોટી કઈ વાત છે. સ્વામી યાદ કરે આવા પ્રસંગે કેટલું દુઃખ કહેવાય. તો જો કહેવાનું શું કે આપણે આ કસણીમાં પ્રાર્થના કર, તમારા ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવ ભાવ રહે, ત્યાં આશીર્વાદ આપજો. મુકટ માનીએ ત્યાં આશીર્વાદ આપો. અહીંયા મુશ્કેલી પડે. હા હા, તપ વ્રત કરી શકે, 40 ઉપવાસ કરી શકે, પણ કોઈનો ગુણ લેવું ને મહા કઠિન વાત છે, બહુ જ આકરી વાત છે. ગુણ લેવા બધા આપણે ફસકી પડીએ છીએ. અત્યારે આપણે આંબાનું ઝાડ હોય, નીચે કેરી પડી હોય, પથરા પડ્યા હોય, ડાળખા સૂકા પડ્યા, પાંદડા સૂકા પડ્યા હોય, અને કૂતરાનું મળ પણ હોય, બધું દેખાય છે કે નહીં? શું લેશો? ના ના, ઓલું પોચું પોચું કૂતરાનું મળ. જો ત્યાં સહેજે વિવેક રહે છે, ત્યાં કેરી જ ઉપાડશો, બીજું જોશો જ નહીં, વિચાર જ નહીં આવે તમને. તો સત્સંગમાં બધું દેખાશે, ગુણ અવગુણ બધું દેખાવું છે. તમારે શું લેવાનું છે? કેરી. તો જે આ મોટા આમાં પટેલ હતા, આપણે ત્રાવણકોરના મહારાજા હતા, હવે એમના કટ્ટર વિરોધીને અમુક કાર્ય સોંપ્યું. બીજા હતા કે સરદાર સાહેબ આપને ખબર નથી આ કોણ છે, કે બધું જાણું છું, પણ તો એ છે ને બીજો નહીં કરે, કે મારું ભલે વાંકું બોલે પણ દેશનું તો સારું કરશે ને. જો આ કેટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય. તો જે આપણે સત્સંગી તરીકે આપણે આ ખાસ અંદર અંદર એકબીજાનું ગુણ લેવાની જરૂર છે. અવગુણ ટાળે તો બેઠા છે, એ આપણું કામ નથી, આપણો પોર્ટફોલિયો નથી આ, એ બધું એમનું કામ છે, પ્રમુખ સાહેબનું કામ છે. આપણે બધા ગુણ ગ્રહણ કરો, આપણો અધિકાર આટલો જ છે, ગુણ ગ્રાહક, બધા ગુણ લઈ લેવું. તમે તો સાક્ષાત ગુણાજી સ્વરૂપ છો, તમે મહારાજ અખંડ રહ્યા છે, તો તમારામાં નિર્માણ નિર્મોહ તો બધા નિર્માની ઘણા હોય છે, પણ સ્વામી યોગીમાં શું શાસ્ત્રીમાં તમે જેવા નિર્માની છો એવા ગુણ આપજો. ઘણી વાર નિર્માનીપણાનો માન હોય, ત્યારે શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા, દેહથી પર ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, એના દેહનો ભાવ નહીં, કોઈ માયાનો ભાવ નહીં, એટલે એમાં જે નિર્માની નિર્મોહીપણું જે છે એ કંઈ જુદી વાત છે, એ સોનું છે. બીજા બધા પિત્તળના ઘરેણા, સોનાના ઘરેણા, આમ બહુ દેખાય નહીં, બંને સરખા લાગે, પણ કેટલો તો અંતર છે એમાં. એક તોલા સોનાની કિંમત 9000 રૂપિયા, અને 9000 પિત્તળ કેટલું આવે? ઓલું આખું તપેલું આવે, આટલો ફેર પડે. એટલે આપણે સત્સંગની અંદર ગુણ ગ્રહ. મુંબઈમાં સાધુ ભણે છે, આચાર્ય પદ મેળવે, બુદ્ધિ ખૂબ વધે, આળસ પ્રમાણ જતા રહે, એકાંતિક થાય તે પ્રાર્થના. જો બીજી બધી વાત ના કરી, એકાંતિક. અહીંયા બ્રહ્મ વિદ્યાની કોલેજ છે, જેમ કોમર્સ કોલેજમાં તમે કોમર્સ ગ્રેજ્યુએટ થાઓ, એન્જિનિયરિંગ કોલેજમાં આપણે એન્જિનિયરિંગ

નથી. વાસના બાંધી રાખે ને માણસ જેમ થાંભલે બંધાયેલો છે ને જઈ શકતો નથી, એમ વાસના ભગવાન બાજુ તમને જવા જ ના દે. આ બંધન વાસનાનું બંધન દેખાતું નથી. આ લોકમાં વિશાળ બોટાદના નગર શેઠ હતા, પણ છ છ કલાક ધ્યાન કરી શકે કેવું કહેવાય? એનું કારણ શું? એ જ્યારે ધ્યાન શીખ્યા જેવું નથી. તમે આ કરો છો કરો, કે આવી વાત કરે, હું તને જણ્યો અને તું આવી વાત કરે, સારું તાર બેહો ચાલો. પછી કે જો બાપુજી શરૂ કરું છું. હા બોલ. કાકું બોટાશ તો આપણું ઘર રહ્યું, આપણું ઘરે બરી ગયું, ઊભા થઈ ગયા, સિવાય તારું તારી પાસે રાખ તો ચાલતા થયા. આ બધું શું? આ કળાકૂટ ધ્યાનમાં આવે શું આવવાની જરૂર છે? પણ જરૂર છે. આ બધું તમે કરો ને, બસ મારે આ એક જ કામ છે. બોટાદ શહેર આપી ગયું, મારું ઘર ભરી ગયું, રાખનો ઢગલો થઈ ગયો, રાખના ઢગલા પર બેસીને પછી ધ્યાન કરે. ભાઈ શું વિઘ્ન આવે બોલો? સીધા ભગવાનમાં ચોંટી જાય કે નહીં? પોતાના આત્મામાં સ્વરૂપમાં લીન થઈ જાય કે નહીં? તો જે આવી રીતે આપણા હરિભક્તો સંતોએ આવી રીતે કર્યું છે, એટલે આપણે પણ સ્વામી આ વાત કરે છે, એટલે ગુણગ્રાહી થઈએ અને આવી રીતે પ્રાર્થના કરીએ સાચા ભક્ત થવાની, એકાંતિક ભક્ત થવાની. તો એના માટે આવું થોડી વિધિ હોય છે. સ્વામી સ્થાન કલ વૃક્ષે મરોત બધા પૂરા કરો, જ્ઞાન ભક્તિને મરોત પૂરા કરો. દેવા જ બેઠા છો, કોઈ દી ભગવાન સંતને ઓશિયારા ના કરીએ તે બુદ્ધિ આપજો. મન બદલે જ નહીં, કાયમ એક બુદ્ધિ રહે તે પ્રાર્થના. મન બહુ બદલતું હોય છે. હવે નક્કી કર્યું હોય કે ખરેખર ભક્ત થવું છે, પ્રલોભનો આવે એવું કોઈ આવે ને, મારો ગોરી હવે ભક્ત થઈશું, તારે મોહ માયામાં લેવી જઈએ આપણે. ભાઈ દ્રઢ કહીને પ્રાર્થના કરી ભગવાનને, સ્વાય શીખવાડે પણ એમને નહીં રહે મન. ભગવાને ગદગદ કંઠે પ્રાર્થના કે ભગવાન મારું મન બદલે જ નહીં, એક મન રહે તમારામાં જ ચોટીએ એ દ્રઢતા કરાવ. રૂપરામ ઠાકર અનુવૃત્તિ પારી છે. જો શાસ્ત્રી મહારાજ એવા હતા, જબરજસ્ત, કોઈની હાળાબારી નહીં, એકદમ સ્પષ્ટ હતા. જેમ જેને કહેવાનું કહી નાખે, ભલે મોતને હવાલે ચડવું, પણ સ્વામી એટલા શૂરવીર હતા. તો સ્વામી તો અમે એવા પુરુષની સેવા છે, અંતરમાં ટાઢું રહે છે, એમના ભાવને પામી ગયા છે. સેવા એટલે આવી રીતે સેવા કે એમના ગુણ આવે આપણામાં, એમના જેવા આપણે થઈ જઈએ તો સેવન કર્યું કહેવાય. આ તો ગુરુ કંઈ બોલે આપણે કંઈ કરીએ એ બધી બરાબર ના કહેવાય. તો જે યોગી મહારાજ કહે અમે એવા, સ્વામી કહે યોગી શાસ્ત્રીમાં મને એકવાર આજ્ઞા કરી, 40 વર્ષ સુધી સારધારે આજ્ઞા પારી છે, ફેર પડ્યો નથી. અને આપણે દિવસમાં 40 વખત આજ્ઞા કરવી પડે, આ કરો આ કરો આ કરો, કેટલો ફેર પડે. એટલે આદર્શ ગુરુ થવું હોય તો આદર્શ શિષ્ય થવું પડે પહેલાં. આદર્શ શિષ્ય હોય જ આદર્શ ગુરુ થઈ શકે. રૂપરામ ઠાકરે મહારાજને ખાણ ના દીધી, તે બરતરા થઈ. હવે બન્યું એવું કે ઉમરેઠમાં સ્વામિનારાયણ ભગવાન ગયા સંતો સાથે, ત્યાં રૂપરામ ઠાકરે કેરીનો રસ અને રોટી આ રસોઈ આપેલી, તો બધું આપ્યું, ઘી બધું, પણ ખાંડ ના આપે. ભગવાને કહ્યું કે રૂપરામ, પહેલાં મહારાજે કહ્યું બ્રહ્માંડ સહી રસ કેવો, કે 3 કરોડ રૂવાડા ઊભા થઈ જાય એવો, આ ચોટલી ઊંધી થઈ જાય, અટેના રસમાં પણ ખાંડ નાખવી પડે, આંબલીને શરમ આવે એવો રસ. એટલે બાકી રૂપરામાં ખાંડ આપો બધાને, કે મહારાજ અમારો રિવાજ નથી ખાંડ આપવાનો. અરે પણ આ કેવી રીતે કરશે? જે હોય કે ના આપી ખાંડ, મારે કે તો પતાવી દો જે થાય ખાઈ લો,

કરું. હવે જોવાની ખૂબી કે ઘરમાં 20 મણ 20 ગુણી ખાંડ પડેલી હતી. ખાંડના વેપારી હતા તોય ખાંડ ના આપી. જો પછી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બધી વાત, પછી એમને પેલું જ્ઞાન થયું કર આ ખોટું થયું. ભગવાન આપણે નાતના રિવાજમાં રહી ગયા. રિવાજ રિવાજ શું રિવાજ, એમાં ભગવાન આપે બધું, આ બધું હોય શું. પછી ગોપાલ સ્વામી તેડા એમને અને ખૂબ રસ રોટલી આમ ખાંડ ઘી બધું આપીને બધું જમાડ્યા. પણ તો એ સ્વામી કે બર્ત્રા રહી, બર્ત્રા મટી નહીં. સ્વામિનારાયણ ભગવાનના તે વખતે જે ચૂકી ગયા અવસર, એ બર્ત્રા મનમાં ગઈ નહીં. આટલું બધું કર્યા પછી પણ આમ ઘી ખાંડ રસની રેલમ છેલ કરી પણ તો બર્ત્રા મટી. તો સ્વામી યોગી માં કે અમે એવી બળતરા ના ઉપડે, તમે જ્ઞાન સમજી શકીએ, બુદ્ધિમાં મૂઢપણું ના રહે. એટલે ભગવાન જે આપણી પાસે કરાવવું છે જે રીતે, એમાં આપણે સારધાર પાર પડીએ, આમ મૂર્ખાઈ ના થઈ જાય, મૂઢપણું ના રહે, આમ ભોળ પણ ના રહે, તમે વાત સમજી શકીએ, તમે શું કરાવવું છે, એટલે એવી બુદ્ધિ આપજો. તો જ્ઞાન સમજી શકે મહારાજને

તો જ્ઞાન સમજી શકે એવી પ્રાર્થના, બુદ્ધિમાં મૂટપણું ના રહે, પ્રકાશ થાય તેવા ગુણ આપજો. ગુણ દેવા જ બેઠા છો એટલે આવી રીતે યોગી આપણે પ્રાર્થના કરી. પછી ઝીણાભાઈ દેહ મૂક્યો ત્યારે મહારાજે કહ્યું, હઠીનું કાંઈ પૂછવું છે? તો ઝીણાભાઈ કહું, તમારો ભક્ત થશે તો તમે ખબર રાખશો, ભક્ત નહીં થાય તો હું ગમેલી ભલામણ કરીશ તો તમે ખબર નહીં રાખો. સાચી વાત છે. સ્વામિનારાયણ ભગવાન ઝીણાભાઈને કહું કે ઝીણા, તમારો દીકરો હઠીસી છે, એને કંઈ ભલામણ કરવી છે? ઝીણાભાઈ કે મહારાજ, કોઈ ભલામણ કાંઈ જેવું, જો તમારો હશે ને તો વગર તમે એની ખબર રાખવાના છો, અને જો તમારું નહીં હોય ગમે એટલું કહીશ ને તો તમે નહીં રાખો. એટલે એ તો એના ઉપરની વાત છે, ભલામણ કરવાની કંઈ વાત નથી. તો જાઓ આ પણ સમજવાની છે. આપણે અહીંયા પોલ ચાલે એવી નથી, મોટા ઉપરથી તમને રાજપો દેખાડે, કંઈ એવું અવિવેક ના કરે, તમને કાઢી મૂકે ધક્કા એવું ના કરે. પણ રાજપો લેવો હોય તે કે એમની મરજી પણ કરવું પડે. આપણે આપણા મનનું ધાર્યું કરે એ તો આ લોકમાં થતું નથી. શેઠ અને નોકર હોય તો નોકર જો શેઠને રાજી ના કરે, એની ઈચ્છા પણ ના કરે, તો ક્યાંથી એ નોકર કહેવાય? એટલે એવી રીતે અહીંયા પણ એવું છે. એટલે આપણે બધાએ જો આજે પ્રમુખ સાહેબની ઈચ્છા, યોગી બાપાની ઈચ્છા બધી એક જ છે. અમે સરમંગલ સાહેબ વાત ના કરી, પ્રમુખ સાહેબ કહ્યું કે યોગી મહારાજથી મારું કોઈ દિવસ મંતવ્ય જુદું પડ્યું જ નથી. અમે એક જ સિદ્ધાંત, એક જ વાત હોય, મન નોખું પડ્યું જ નથી. જો હા, બધું આવી ગયું એમાં. ઉપરથી ક્રિયા બધી કરવી એ જુદી વાત છે, એમાં એકતા ના હોય, પણ મનમાં જે સિદ્ધાંતો હોય, ભાવના હોય, જે રીતે પહેલાં આપણે જે નક્કી કરેલું હોય એ એક હોવું જોઈએ. તો જો પ્રમુખ સાહેબ આ રીતે યોગી આપણા સાથે એકતા સાધેલી છે, તદ્વત ભાવને પામેલા છે, અને યોગી મહારાજ કે પ્રમુખ સાહેબ કે શાસ્ત્ર કે જુદા નથી, એકના એક જ છે, આ પર જાણવું બહુ જરૂર છે. આમાં જેટલો ફેર પડે ને એ તમે સેવામાં ફેર પડી જાય. જો આ ભાવમાં જ્યાં સુધી ઉપરથી બધું નહીં દેખાય છે, બધું જુદું જ દેખાય છે. યોગી આપા છે એકદમ તમે ભોળપણ દેખાડ્યું છે. પ્રમુખ સ્વામી છે શાસ્ત્રીમાં જ એવું નથી દેખાડ્યું, છતાંય શાસ્ત્રીમાં શું કહેતા, યોગી તે હું ને હું તે યોગી. હવે આટલું બોલતા હોય સ્પષ્ટપણે, પછી એમાં ઉપરનું બધું દેખાવ અને ઉપરને એમનું જે આચરણ છે એ એક સરખાવાય નહીં. ઉપર બધું યોગીમાં જ કોઈને આમ કહી ના શકે, શાસ્ત્રીમાં તો કહી દે, ફટ દે, જરાય એમાં બે ના રાખે. હવે જો આ બેના સ્વભાવ કેટલા અલગ પડે, તો એ શાસ્ત્રીમાં શું બોલ્યા, યોગી તે હું ને હું તે યોગી, તે એક જ એક જ સ્વરૂપ છે. તો જે એટલે આપણે પણ એ પ્રમુખ સ્વામી આપણે મળ્યા છે, શાસ્ત્રીમાં જ મળ્યા યોગી આપણે, અને યોગી આપણે પોતે જ વાત કરી છે ને. જ્યારે પ્રમુખ સાહેબની જયંતિ આપણે ઉજી 48મી જયંતિ મુંબઈ ખાતે યોગી આપાની હાજરીમાં, તેથી યોગી આપણે શું બોલ્યા કે શાસ્ત્રીમાં અને પ્રમુખ સ્વામીમાં રોમનોય ફેર નથી. જો હવે આ સર્ટિફિકેટમાં બધું આવી ગયું, એમાં પછી બીજાની જરૂર જ શું છે? ત્યારે આપણે રાષ્ટ્રપતિ છે અબ્દુલ કલામ સાહેબ, એમનો જન્મદિવસ હોય, બીજા બધા ઘણા બધા અભિનંદન પાઠવે એમને. પણ અમેરિકન પ્રેસિડેન્ટ ખાલી એક જ લીટી કે હેપી બર્થડે ટુ યુ, બધું આવી ગયું. ઓલા કરોડ અભિનંદન કરતા ઓલા ચડી જાય. એમાં બોલે છે કોણ? શાસ્ત્રી મહારાજ કહે છે, યોગી તે હું ને હું તે યોગી. અને યોગ શાસ્ત્ર યોગી મહારાજ આ બોલે છે કે શાસ્ત્રીમાં પ્રમુખ સમય રોમનોય ફેર નથી. હવે આપણે બોલીએ કે ના ભાઈ સમય ના, તમને કોણ પૂછે છે? તમે પાત્રતા કેટલી, તમે શરીરનું પ્રમાણ કેટલું? આ પુરુષો બોલી ગયા, બધું આવી ગયું. એટલે આપણે એના પર આધાર રાખવો.
પોતાના મનમાં ગળમથલ કરીએ ને ના ચાલે. આ સમય બગડે, બુદ્ધિ બગડે, કામ ના થાય, પછી આપણા પુરુષા વચન વિશ્વાસ રાખીને. અરે એક નોટમાં વિશ્વાસ હોય તમને, આટલું કાગળ જોતો હોય, ભાઈ આ 1000 રૂપિયા નોટ છે, ઉપર લખે આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર સમ રૂપીઝ 1000, આટલું એને પ્રોમિસ આપી. જો એ કાગળ્યું પછી આપણે છે ને, અમદાવાદમાં આપણા ઠાકોર કાકા હતા, એમને એક જણને 15 લાખનું ચેક લખી આપ્યું. બોલે 3 ઘડી વાળીને ખિસ્સામાં કંઈ ચાલતો થયો. હું ત્યાં ઊભો હતો, મને થયું કે કાગળનો કટકો નથી લઈ જતો, 3 લેલે ખટારા લઈ જાય છે. 35 વર્ષ પહેલાંની વાત છે, તે વખતે 5 લાખમાં આવતું લેલન ખટારો. દેખાય છે શું? કાગળનો કટકો, 3 લેલન ખટારા છે. આ ધારો કાગળનો કટકો પડી ગયો અને કોઈ મજૂરના હાથમાં આવ્યું, હવે એની બીડી બનાવીને પીએ, 15 લાખની બીડી. વિચાર કરો, અમેરિકન પ્રેસિડેન્ટ નહીં પીતો હોય 15 લાખની સિગરેટ, કેવું કહેવાય. અને ખબર નથી કે આ શું છે, આપણને ખબર નથી. આ પ્રમુખ સાહેબ મનુષ્ય જેવા લાગે છે, આપણા જેવા લાગે. અરે 15 લાખની ચેક છે આ. હા, 2 વસ્તુ હોય છે, છાપવું હોય ને છાપવું, એને બારો તો બરે, પલારો તો પલરે, ફાડો તો ફાટે. 1000ની નોટે પલરે ને બરે ને ફાટે, તો 2 એક છે. ક્યાં છાપવું ને ક્યાં 1000ની નોટ. એ 1000ની નોટમાં આટલા કાગળના કટમાં 500 છાપાઈ જાય, આખા હોલમાં પથરાઈ જાય એટલું. આટલું જ કાગળ્યું આટલું પોરું થાય, બોલો એવી તાકાત છે એમાં. એમાં પ્રમુખ સ્વામી કે યોગી બાપા એમને ધોરાયા, ચોકઠાયા, બાયપાસ કરાવ્યું, બધું ઘણું બધું વિધિ થઈ ચૂકી, આપણા કરતાં વધારે વિધિ થઈ ચૂકી શરીરમાં. પણ તો એ નોટ છે ને આપણે છાપવું છે, છાપવું છે ને. 1.25 રૂપિયા કિંમત હોય, પછી છાપવું તો વાંચો નહીં, એને ખોલો જ નહીં, એમને રાખી મૂકો. સાંજે કિંમત કેટલી? 2 પૈસા. પછી કોઈ વસ્તુ તો વાપરા પછી કિંમત ઘટે, છાપવું તો પડ્યું પડ્યું. અને 1000ની નોટ હોય તો 1-1 રૂપિયાની કેટલી નોટ આવે? 20 વર્ષ પછી 1000. જો ક્યાં છાપવું ને ક્યાં નોટ. આ એક ભાઈના ખિસ્સામાં હતું ને 100ની નોટ, આના હા કે લો. વિચાર કરો, કાગળ નોટ એને કેટલા કેવી દશા થઈ ગઈ તો એની કિંમત છે. અને છાપું બ્રાન્ડ ન્યૂ છે, તમારે ખોલ્યું જ નથી,

0: તંગ પસ્તી થઈ જાય. એટલે સ્વામી જેવા આપણા જેવા લાગે છે એમને દોરાયા મૂત્યા આયા. જો એક જ્હોન ક્લાર્કે કહ્યું, આઈ લોસ્ટ એવરીથિંગ એન્ડ ફાઉન્ડ માય સેલ્ફ. જો શું કહ્યું, આ બધું આજે બધી વાત કહી ને કામ ક્રોધ લોભ થપ્પીઓ બધી ચડી છે, એ બધું ખસેડો ને ત્યારે આપણા આત્માનું દર્શન થાય. તો સ્વામી એ છે પુરુષ છે, સીધા ત્યાંથી પહોંચી ગયા છે. આ બધું ખસી ગયું છે એટલે આપણે આ એમને બરાબર સમજીને સેવા કરીએ, સત્સંગ કરીએ તો કામ થાય. એ તો બધી પછી આમને આમ વર્ષો જતા રહે, આપણો સમય જાય, એમનો સમય બગાડીએ, ભાઈ કાંઈ પ્રાપ્ત ના થાય. એટલે આવું જરાક જરાક જેટલું એમ માથે પડ્યા કહે, પગે પડવાને બદલે. તો આવી રીતે આ જો યોગી આપણે જે પ્રાર્થના કરી છે અને પ્રમુખ સાહેબ આજે જીવન આપણે જોઈએ, ચાદર વળી તે દિવસે જ અમને વાસણ ઉટક્યા છે. કેવું કહેવાય, આ પ્રમુખ સાહેબ જે ચાદર વળી તે દિવસ વાસણ ઉટક્યા છે હરિભક્તોના હેઠા વાસે. કેવો આદર્શ છે આપણા માટે. હવે આમાંથી એક
1: માંગરોળમાં શ્રીગીરે અરુણોદય થતા વાત કરતા કહ્યું, ભાગવત ધર્મનિષ્ઠ એકાંતિક ત્યાગ શ્રીહરિને પ્રસન્ન કરવા જે કંઈ સાધન કરે છે આપણે શું કરીએ છીએ? શ્રીહરિને પ્રસન્ન કરવા જ કરીએ છીએ ને, જે કંઈ કરીએ છીએ, મારા તપ વ્રત જે કંઈ સેવા ધર્મ પાલન બધું જે કરી શ્રીહરિને રાજી કરવા જ કરીએ છીએ. ભાગવત ધર્મનિષ્ઠ એકાંતિક ત્યાગી ગ્રહને સર્વે સાધન લવ સમાન પણ થઈ શકતા નથી. બીજા ભગવાનને પ્રસન્ન કરવા સિવાય જે કંઈ સાધન કરે છે એને મારે આ પ્રસન્ન કરવાના સાધન થઈ શકતા નથી. તો શ્રીજી મહારાજ, સંતો, એકાંતિક ભક્તો એને રાજી કરવા જે કંઈ કરવું, ભાગવત ધર્મનિષ્ઠ સાધન એકાંતિક ધર્મની તુલનામાં ક્યારેય આવતા છે કનેક્શન, અને બીજો આડો કોઈ આવે નહીં, કોઈ વાસના બધી વાસના અને જે આપણા સ્વભાવ કોઈ આડે આવે નહીં. સ્વભાવ દોષો અને બીજી આરી અવરી ગડબડ કાઢવા છે એવું મનમાં રાખો. અત્યારે તો છે તો એનું શું, એવું નહીં, પણ કાઢવા છે, કાઢવા છે આ સ્વભાવને, દોષ કાઢવા જ છે, રાખવા નથી, એમાં કંઈ માલ નથી, એમાં અવરી સમજણ છે, અવરું બધું કરાવે રાખવા. તમે જેમ સ્વભાવ દોષો કાઢવા જ છે એવું મનમાં હંમેશા રહ્યા કરે અને ભક્તિ ભજન સાધન સેવા બધું કરે રાખે તો લેખે લાગે. નહીં તો જો એ સ્વભાવ રાખવા હોય એવું મનમાં હોય તો એ બરાબર નથી, એ તમને અવરે માર્ગે લઈ જાય. અપાર સાધન કરે અને ક્યાં ભગવાન અને ક્યાં કચરો, આપણે કચરો વીણીએ છે, કામ ક્રોધ લોભ એને કાળવા છે એવું મનમાં રહેવું જોઈએ, રાખવા નથી. તો તમે અત્યારે જે કરીએ, અમે ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, એમાં બધા દોષ આવવાના આવતા રહે એમ બહુ મોટી વાત છે એને ખસેડવા. પણ તો એ તમારા મનમાં એવું હોવું જોઈએ કે કાળવા છે, રાખવા નથી, તો બધી સાધના તમે જે કરો છો એ લેખે લાગે.

તમારે જે જગતનો જેટલો અભાવ છે તેટલો એટલું અમારી તમારી સાથે હિત રહે છે. ભક્ત હોય પણ તેની જગતમાં આશક્તિ જોઈને તેનાથી મેં દૂર રહી ગયે છે. એકવાર શ્રીજી મહારાજ એક હરિભક્તને લઈને જતા હતા વિમાનમાં, અને હરિભક્ત ખાલી થોડી ડાપણ કર્યું એટલે એક ખેડૂતના બળદ વરા ફરી જતા હતા. તેને કે લાય હું સીધું કરી આપ્યો, એવો વિચાર આવ્યો ભગવાન મૂકી જાય, ભગવાન સંબંધ કટ થઈ ગયો. આ ભગવાન છે કેટલા મોટા, એને મૂકીને બીજો વિચાર કરે એ મહારાજને ગમતું નથી. જેમ ભૂમિ અને નીરના સહયોગ વગર બીજ અંકુરિત થતું નથી, તેમ પ્રગટ ભગવાન અને સંત વિના ભગવાનનો નિશ્ચય થતો નથી અને ધર્મના પણ રહેવાતો નથી. ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય, ખોટાયા છે ને હવે એને ટલ્લે ચડી ગયા અને એ તો સારું સારું પદાર્થ આપે બધું કરે અને એ ટલ્લે ચડી ગયા તો બધું બગડે, જીવન બગડે. એટલે સાચા સંત ને ખોટા સંત, ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય તે રીતે પોતાના શરીરને વર્તાવો. ભગવાન આપે તો આઉટ રાઈટ બધું છે, સીધે સીધું કે ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા. સંત રાજી ના થાય તો બધું બગડે. ફૈબા હતા, ફૈબાએ જ્યારે જ્યારે મહારાજ આવે તે ત્રણ ચાર દિવસ મહારાજ રહે અને બધી સેવા કરે, ટોપ બધી સેવા, કંઈ બાકી રાખે નહીં, ખામી રાખે નહીં. અને સંતોને પણ ત્યાં ફૈબાને ત્યાં જવાનું હોય તો આનંદ રહે. પણ એકવાર એમના ફૈબાના વહુ ગામડે હતા અને મહારાજ ત્યાં પધાર્યા, મારે કે તમે અહીં ક્યાંથી? મહારાજ કે આ ના ચાલે, સત્સંગમાં વહુને સાસુ નાતો ના જોઈએ, અહીંયા બધા દિવ્ય બ્રહ્મરૂપ એવું માનીને વર્તવું જોઈએ. જો સત્સંગમાં આવી રીતે રહે જન્મ ક્યાં એલો પત્તો ના પડે, તો કોઈ એ ના તો સગ પણ હરિવરનું સાચું, બીજું સરેસણ ભંગુર કાચું. તે આ ના તો આ ધડ થતું નથી. તમારા સગાવાલા હોય એનો પક્ષ લેવાય છે, જો ભગવાનના ભક્ત નથી લેવાતો એ રીતે પક્ષ લેવાય. તો એ તારી સમજણ ખોટી છે. ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય તે રીતે પોતાના શરીરને વર્તાવો. જે શુભમતી પુરુષ હોય, જે શુભમતી પુરુષ આ પ્રમાણે વર્તે છે તેનો સત્સંગ દ્રઢ રહે છે. સત્સંગ એક એવું પદાર્થ છે, એનાથી કોઈ મોટી વસ્તુ નથી સત્સંગ. અને સત્સંગને આપણે ફૂટબોલની જેમ લાતો લાત કરીએ, ગરીકમાં મૂકીએ, ગરીકમાં કરીએ, સાવ જતો રહે એવી ના કરવું. સત્સંગ કિંમતી, મોસ્ટ કિંમતી પદાર્થ છે, અતિ અગત્યને. સત્સંગથી મોક્ષ થાય, અને મોક્ષ કોઈ મોટી વાત નથી. અત્યારે બીજા કચરો સંગી રાખે છે બધું, તો જો ફૈબાને એવું થયું, બધી સમજણ બધી હતી, બધું સેવા કરતા, ભક્તિ કરતા, મારા ચાર ચાર દિવસ રહેતા બધું, પણ

એમના જે સાસુ વહુનું ઝઘડો અનાધિકાર એ ચાલતું જ આવે છે. સાસુ વહુ બને નહીં તો બધાને અનુભવ હશે. એ જે આવી સમજણ હોય તો બને તો રસપરસ મુક્તનો ભાવ જોઈને એમ બધા મુક્ત છે એ સંબંધ રાખવું, એના દૈહિક સંબંધ ના રાખવું, મુક્તનો સંબંધ રાખવું કે બધા મુક્ત છે. તો એકવાર તારી દીકરી તારી દીકરી માનજે, વહુ માનતો નહીં તો કેટલી સારી સમજણ છે. પોતાની દીકરી માને પોતાની તો કોઈ પ્રશ્ન રહે નહીં, અને સાસુ વહુ માને તો બધા પ્રશ્નો કેટલાય પ્રશ્નો ઊભા થાય. ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય તે રીતે પોતાના દેહને વર્તાવ, શરીરને વર્તાવ. સત્સંગની સમજણ લાવી, તમારા બધા સંબંધી સગા સંબંધી સત્સંગ અને લૌકિક સમજણ રાખવી નહીં. સાસુ છે ને વહુ છે ને આ છે ને તે છે, એમાં બધા કજ્જો થવાનું છે. સિંહરે મુક્ત મુનિને જે વાત કરેલી તે તેમણે ઉત્તમ રૂપને કહી. સાચા સંત સરળ હોય છે, અંદર અને બહાર એક સરખું વર્તે છે. સાચા સંત સરળ હોય છે, અંદર અને બહાર એક સરખું વર્તે છે. પ્રત્યેક પ્રાણી પર પ્રેમ રાખે છે, જો એને મારું તારું કંઈ હોતો નથી. જે મારું તરું કરે સંત કહેવાય જ નહીં પ્રમાણે, એટલે નિષ્કપટ પણ વર્તે છે. પ્રત્યેક પ્રાણી બહુ મોટી કલમ છે. પ્રત્યેક પ્રાણી પોતાનાથી બીજા સંતને અધિક ગુણવાન દેખે છે અને પોતાનામાં રહેલા ગુણોમાં દોષ દેખે છે. કાંઈ પ્રશ્ન જ ના રહે રીતે વર્તાય, અને બીજાના ગુણ થોડા હોય તેને અધિક કહે છે. એ બહુ સંત એમને નથી થવાતું. આ બધું ગુણો આવા જોઈએ તરત સંતમાં પગલા પડે, અને બીજાના ગુણ થોડા હોય તેને અધિક દેખે. સાધુના ગુણ જે સાધુ હોય તે જ અધિકપણે કહી શકે છે. સંતના દ્રોહી હોય તે સંતના અધિક ગુણ તું કહી દેખાય. તો પોતા એનામાં ગુણ હોય ક્યાંથી લેવાય, એટલે સત્સંગ સાચો સત્સંગ મળ્યો છે આપણને, પકડી રાખો સદાનંદ સ્વામી મહારાજની જય.

સારનો સાર સમજાતી જ નથી આ વાત. મને લલ્લુ ને મફતિયાત લાગે છે, દિવ્ય છે જ. $100 નોટ ને $100 નોટ માનવી પડે? તમે માનો કે ના માને, $100 નોટ છે જ. તમે અહીંયા મારે કે બધા દિવ્ય છે જ, તો માનો કે ના માને, દિવ્ય છે જ. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે ને વિચારે, તે મગ્ન થઈ ગયા છે, જગ જીતી ગયા છે. આઠો પર આનંદ.

0: એનો ટળતો નથી. કવર્ડરી નથી, આ દેખાય છે. બરાબર પ્રમુખ સાહેબ જેવા સંતનો આશરો છે, મોક્ષા તો મારે ગુરુ માને છે, એની વાત જુદી થઈ ગઈ. એ ઓર્ડનરી કહેવાય જ નહીં. રાજ એ કહે કે મારી દર્શન ખોટ થશે, આ નિયમ આપે લેવા જેવું છે, તો ખૂબ કામ થઈ જાય. સત્સંગની અંદર બધી આપી સેવામાં આપણા વિચાર કથા વાર્તા બધામાં આ અંદર ભાવ ટળવો ના જોઈએ. બધા દિવ્ય છે, અલૌકિક છે. ખાસ આપણે દરેક વાતે એને આગળ ધરવાનું, આપણા મનમાં વ્યાપવું જોઈએ આ દિવ્યતા. પ્રમુખ સાહેબ બધાને જોઈને કેટલો આનંદ હોય છે, બોલો. એ આ દ્રષ્ટિએ જોતા હોય છે, હવે મુક્તો છે, મહાન આત્મા છે. અને પછી આપણે અભાવ ગુણ લઈએ, મનુભાવ લાવીએ, કેવું કહેવાય. તો મારે કહે, અમે તમને વાત કરી કે બધા દિવ્ય છે, તો તલભાર જેટલી વાત કરી છે. અમે જેટલું જાણીએ તો કહેતા જ નથી. ઉદ્ધવ જેવા ભક્ત છે તે તો સત્સંગની બધી જ વાત દિવ્ય સમજે છે. ભગવાનનો સંબંધ થાય તો તે દિવ્ય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. આપણી ખૂબ પ્રગતિ થશે ને સાર્થક થશે. જે કંઈ તમે કરશો ને, સેવા, ભજન, ભક્તિ, નિયમ, ધર્મ, બધું સાર્થક થશે. એ લાયક નિયમ લેવાનો આપણે, બીજા નિયમ સાથે આપણને નિયમ આપણે રાખવો. સરદાર સ્વામી મહારાજ,
1: સરદારમાં શ્રીરે વાત કરતા કહ્યું, બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. બીજાનો મહિમા સમજી આપણે પોતાનો મહિમા સમજીએ અને પોતાનો મહિમાની વાતો થાય ગમે. બીજાનો મહિમાની વાત થાય બહુ રૂચિના, અને બીજાને તો ઘણાને એવા ગમે જ નહીં બીજાની વાત, બીજાનો મહિમા. પણ મહારાજે કહ્યું આ સત્સંગની રીત, બીજાનો મહિમા સમજી અને પોતાનો દોષ જુએ તે દાસ. પોતાના દોષ દેખાય છે, સાચી વાત દેખાય છે. કેટલા દેખાય પોતાના દોષ, પોતાના દોષ કેટલા દેખાય.

એટલે પોતામાં ફોલ્ટ્સ હોય ને, પોતામાં જે હોય, આઈ એમ ઇગોઇસ્ટિક, આઈ બીકમ એંગ્રી, એટલે બધા હોય ને, આઈ એમ ઇગોઇસ્ટિક અને આઈ બીકમ એંગ્રી, આઈ એમ બધું આવું બધું કરે છે. બહુ મોટી વાત, આનું પણ સમજાય નહીં, તમને ક્યાં સમજાય. પણ સત્સંગમાં આવું કરવું, બીજાનો મહિમા સમજવાનો, બીજાનો મહિમા જો તમે એમનો મહિમા સમજો એ તમે, પોતાના નહીં, પોતાને કોઈ વખાણે, યુ આર ગ્રેટ, નો નો આઈ એમ નોટ ગ્રેટ, મનમાં રહે, બહાર નહીં કહેવાનું, અંદર નો આઈ એમ નોટ ગ્રેટ એવું.

das. Se cărut pentru se. Tăzine. Tăbă. Bie pies na. Children chu. Pramukh Sai na children chu. You are Pramukh Swami's children. Is it right or no? You are Pramukh Sai's children. Right. So, paisi aap karu padu. We should be humble. Very humble. Do you fight amongst each other? Thirty. મહિમા સમજવાનો આ લોકો ના સમજે વાંધો નહીં, તમારે તો સમજવાનું. યુઆર સેકન્ડ થર્ડ જનરેશન, આ તો પાર પડી ગયા. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતામાં દોષ જુએ તે દાસ. એક લીટી મારા બધું કહી દીધું, વન સેન્ટેન્સ બધું. જે કરવાનું છે સત્સંગમાં આવીને બધી વાત મહારાજે કરી દીધી. બીજાનો મહિમા બીજાનો મહિમા બીજાનો મહિમા સમજી આપણે પોતાનું પોતાનું પોતાનું. અને આ લોકમાં ફાવશો તમે, વાંધો નહીં. ભગવાન આગળ આ કરવું જ પડશે. બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. આપણે કહે ને હું તમારો દાસ, આવું છે તો દાસ, નહીં તો બાપ. આવું સમજે, બીજાનો મહિમા સમજી પોતાના દોષ. મહિમા તો જે સમજાય પણ પોતાના દોષ ના જોવે, બહુ અઘરું છે. તુલસીદાસે કહ્યું, જપ હોત પ્રભુ કૃપા તપ સુજે સપના દોષ. અને શ્રીજી મહારાજે પણ એ જ વાત કરી મહારાજે કે ભગવાનની કૃપા થયા વિના પોતાના દોષ દેખાય નહીં. ભગવાનની કૃપા એટલે ભગવાનની કૃપા થઈ હોય તો જ પોતાના દોષ દેખાય, નહીં તો બીજાના દોષ જોયા જ કરે. બીજા તો તાકીન જોયે આમ શું કરે છે શું કરે. ભગવાનના દર્શન કરતો હોય અંતે આમ બીજાના દોષ જોવા પર જ તાન હોય. બીજાનું હીણું દેખાય એ રીતે જ વર્તે. સત્સંગની રીત નથી આ. જે સત્સંગી તમે કહેવાતા હો તો આ રીત છે. ભલે સત્સંગી છો તો આ વાત કરવી પડશે. બીજાનો મહિમા સમજી પોતાના દોષ જોઈએ તે દાસ. દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. પછી ઇટ ઇઝ નોટ હ્યુમિલિટી. આ લાચારી નહીં, દાસ થવું એટલે લાચારી નહીં. આ મહારાજ કે જે દાસ થયો, દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે.
ग्रेटेस्ट जे सत्संग में अभियान में आओ तो आगे वैल्यूज अंदर आए दास थाए दास तो ही बिकम ग्रेटेस्ट આપણને એવું થાય કે આવું બધું સત્સંગમાં છે તો ભૂલ થઈ આ સત્સંગમાં આવ્યા, આવું જ નહોતું, આવું થાય ને, આ મહા ભૂલ થઈ આ સત્સંગમાં આવી પડ્યા, આવું બધું કરવાનું. પણ મહારાજ કહે દાસનો દાસ છે તે સિદ્ધ છે, ગ્રેટેસ્ટ સ્પિરિચ્યુઅલિટીમાં બધામાં. જો કોઈ રામકૃષ્ણ પરમહંસ પાસે બે જણા આવ્યા પોતાનું લિસ્ટ લઈને, શું લઈને આવ્યા, સેવાનું લિસ્ટ, મેં આટલી આટલી સેવા કરી, આટલી આટલી સેવા કરી છે. બીજા કે મેં આટલી આટલી સેવા કરી છે એટલે હું મોટો, પેલા કે હું મોટો. તો બધે કહું કે આપણે રામકૃષ્ણ પણ એમના ગુરુ એમની પાસે જાઓ ને માથાકૂટ કર્યા કરો. તો એમની પાસે ગયા, એમને લિસ્ટ જોયું જ નહીં રામકૃષ્ણ. પછી કે જે બીજાને મોટો સમજે મોટો, જે બીજાને મોટો સમજે મોટો, હું મોટો નહીં. તો રિવર્સમાં ગાડી ચાલી, રિવર્સ કે તમે મોટા, બોલે કે તમે મોટા, તમે મોટા, તમે નહીં તો હું મોટો, હું મોટો ચાલતો. તો આ સત્સંગમાં બધું આવું બધું ઘણું થાય છે, બોલે નહીં પણ અંદરમાં તો થાય. ભલે સેવા કરે બરાબર છે, પણ હું મોટો આ કાઢવાનું છે, કાઢવું જ પડશે. આજે નહીં તો કાલે સંતો એને અમારે કાઢવું પડશે, આમ કંઈ નહીં જાય. બધાને દાસના દાસ થવું પડે અને

બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. બીજાનો મહિમા સમજી આપણે પોતાનો મહિમા સમજીએ અને પોતાનો મહિમાની વાતો થાય ગમે, બીજાનો મહિમાની વાત થાય બહુ રૂચિના, અને બીજાને તો ઘણાને એવા ગમે જ નહીં બીજાની વાત, બીજાનો મહિમા. પણ મહારાજે કહું આ સત્સંગની રીત બીજાનો મહિમા સમજી અને પોતાનો દોષ જુએ તે દાસ. પોતાના દોષ દેખાય છે, સાચી વાત દેખાય છે, કેટલાને દેખાય પોતાના દોષ.

બહુ મોટી હોય છે. આનું પણ સમજાય નહીં, તમને ક્યાં સમજે. પણ સત્સંગમાં આવું કરવું, બીજાનો મહિમા સમજવાનો, બીજાનો મહિમા જો તમે એમનો મહિમા સમજો એ તમારો મહિમા સમજે, બીજાનો મહિમા પોતાના નહીં. પોતાને કોઈ વખાણે આઈ એમ નોટ ગ્રેટ મનમાં રહેવું, બહાર નહીં કહેવાનું, અંદર નો આઈ એમ નોટ ગ્રેટ એવી આઈ એમ થશે. કરવું જ પડશે. તમે BAPS ના ચિલ્ડ્રન, પ્રમુખ સ્વામી ચિલ્ડ્રન લિટરેટ ઓર નો, યોર પ્રમુખ સ્વામી ચિલ્ડ્રન રાઈટ, તો પછી આ કરવું પડશે. વી શુડ બી હમ્બલ, વેરી હમ્બલ. હવે આમ ના કરે ડ્યુ ફાઈટ પગે લગાન ભેટવાનું, મહિમા સમજવાનું. આ લોકો ના સમજે વાંધો નહીં, તમે તો સમજવાનું. યોર સેકન્ડ થર્ડ જનરેશન આ તો પાર પડી ગયા. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતામાં દોષ જુએ તે દાસ. એક લીટી મારા બધું કહી દીધું, વન સેન્ટેન્સ બધું. જે કરવાનું છે સત્સંગમાં આવીને બધી વાત મહારાજે કરી દીધી. બીજાનો મહિમા સમજ, બીજાનો મહિમા, બીજાનો મહિમા સમજી આપણે પોતાનું પોતાનું પોતાનું. અને ભગવાન આગળ આ કરવું જ પડશે. બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. આપણે કહે ને હું તમારો દાસ, આવું છે તો દાસ, નહીં તો બાપ. આવું સમજે, બીજાનો મહિમા સમજી પોતાના દોષ, મહિમા તો જ સમજાય પણ પોતાના દોષ ના જોવાય, બહુ અઘરું છે. તુલસીદાસે અને શ્રીજી મહારાજ પણ એ જ વાત કરીએ મહારાજે, કે ભગવાનની કૃપા થયા વિના પોતાના દોષ દેખાય નહીં. ભગવાનની કૃપા એટલે ભગવાનની કૃપા થઈ હોય તો જ પોતાના દોષ દેખાય, નહીં તો બીજાના દોષ જોયા જ કરે. બીજા તો તાકી જ જોયા, આમ શું કરે છે શું કરે. બીજાના દોષ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે જ વર્તે. સત્સંગની રીત નથી આ. જે સત્સંગી તમે કહેવાતા હો તો આ રીત છે. બધા સત્સંગી છો તો આ વાત કરવી પડશે. બીજાનો મહિમા સમજી પોતાના દોષ જોઈએ તે દાસ. દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. પછી ઇટ ઇઝ નોટ હ્યુમિલિટી.

예, 사상마 미안한 하고도 그냥 values 나 스타일 나 so he became the greatest. Dhyan, bhajan, yoga, abhyas, jap, tap, tyag, vairag, vagaire, and for it, luj. Je potane bhagwana bhaktna dasno dasman. આપણને એવું થાય કે આ બધું સત્સંગમાં છે તો ભૂલ થઈ આ સત્સંગમાં આવ્યા, આવું જ નહોતું. આવું થાય ને, આ મહા ભૂલ થઈ આ સત્સંગમાં આવી પડ્યા, આ બધું કરવાનું. પણ મહારાજ કે દાસનો દાસ છે તે સિદ્ધ છે, ગ્રેટેસ્ટ સ્પિરિચ્યુઅલિટીમાં બધામાં. જો કોઈ રામકૃષ્ણ પરમહંસ પાસે બે જણ આવ્યા પોતાનું લિસ્ટ લઈને. શું લઈને આવ્યા? સેવાનું લિસ્ટ. મેં આટલી આટલી સેવા કરી, આટલી આટલી સેવા કરી છે. બીજા કે મેં આટલી આટલી સેવા કરી છે એટલે હું મોટો. પેલા કે હું મોટો. તો બધે કહ્યું કે આપણે રામકૃષ્ણ પરમહંસના ગુરુ એમની પાસે જાઓ ને, માથાકૂટ કર્યા કરો. તો એમની પાસે ગયા, એમને લિસ્ટ જોયું જ નહીં રામકૃષ્ણ. પછી કે જે બીજાને મોટો સમજે મોટો, જે બીજાને મોટો સમજે મોટો, હું મોટો નહીં. તો રિવર્સમાં ગાડી ચાલી, રિવર્સ કે તમે મોટા, બોલે કે તમે મોટા, તમે મોટા, તમે નહીં તો હું મોટો, હું મોટો ચાલતો. તો આ સત્સંગમાં બધું આવું બધું ઘણું થાય છે. બોલે નહીં પણ અંદરમાં તો થાય. ભલે સેવા કરે બરાબર છે, પણ હું મોટો આ કાઢવાનું છે, કાઢવું જ પડશે. આજે નહીં તો કાલે સંતો એને અમારે કાઢવું પડશે. આમ કંઈ નહીં જાય પણ થયું. રામકૃષ્ણ પરમહંસે લિસ્ટ લઈને કહ્યું હોત કે તમે મોટા તો બીજા થાય. પણ એવી રીતે વાત કરી કે બધાને શાંતિ થઈ ગઈ. પોતાને શાંતિ તો હતી જ, પણ ઓલા બેને શાંતિ થઈ ગઈ. પણ કર્યું તમે મોટા કે તમે મોટા તો ચાલી જાય. તો જે આધ્યાત્મિક ક્ષેત્રમાં બધે જ આવે બધું. આધ્યાત્મ જે કહેવડાવે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી એમાં આ જ બધું છે. અને શ્રીજીમાં તો ટોપ મોસ્ટ બહુ ઊંચો આદર્શ આપે છે. ધ્યાનનું ફળ શું? પોતાને ભગવાનના દાસનો દાસ માને. ભજનનું ફળ શું? પોતાને દાસના ભગવાનના દાસનો દાસ માને. યોગાભ્યાસનું ફળ શું? જપ તપ ત્યાગ વૈરાગ વગેરેનું ફળ શું? પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ માને. આ ફળ. અને પ્રાઉડલી એમને લાચારી નહીં, હું ભગવાનના ભક્તનો દાસનો દાસ છું એવો અંદર ગૌરવ લે, લાચારી નહીં. ભક્તના દાસનો દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. આપણે શું કરવાનું છે? ભગવાન રાજી કરવાનું. તમે વાત કરી હતી ને ભગવાનને રાજી

0: con người. Bolo.
1: બારમામાં કહ્યું, આપણા બીજા નહીં, સત્પુરુષ નહીં, આપણે મારા રૂવાડામાં આનંદ બ્રહ્માંડ ફરે એ સમજણ હોય ત્યારે આ ભગવાનનો પ્રતાપ અને તેઓ દુઃખ સંતાપને તરી ગયા છે. કોણ ભક્તોનો ભાવ જોઈ સાચા સંત પ્રસન્ન થાય છે, એમને કોઈ સાથે દ્વેષ ભાવ નથી એવો એમનો પ્રબળ ઠરાવ રહે છે. તે અહોનિષ્પિંડ બ્રહ્માંડથી પર વર્તે છે, તેઓ દુઃખ સંતાપને તરી ગયા છે. સત્પુરુષમાં દીવભાવ રાખી તેમના શરીરને પણ દિવ્ય જાણે અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની જીભ અમૃત જેવી એને પૂજવા યોગ છે. સત્પુરુષ એને દેહભાવ નથી તો સાકરનો ગોટલો ખાય, અંદર બધું જ સાકર નારિયેળ બધું જ ગળ્યું લાગે, એમ સાકર નારિયેળ જેવાય. એ સત્વ દીવભાવ રાખી તેમના શરીરને પણ દીવ જાણે. આપણામાં છે એવું નહીં, આપણામાં શરીર અને આત્મા જુદા આપણે અને માનવું પડે છે કે હું આત્મા છું, બ્રહ્મ છું. સત્પુરુષને એવું નથી હોતું, એક જ બધું શરીર અને જે આત્મા છે. સત્પુરુષ દીવભાવ રાખી તેમના શરીરને પણ દીવે જાણે અને પછી શરૂઆત સરસ વાત કરે છે મહારાજ. અને ભગવાનની પેઠે એવા સંતના ગુણોનું ગાન કરે, ભગવાનની જેમ સંતોનું ગુણગાન કરે તો એવા જનની જીભ અમૃત જેવી એને પૂજવા યોગ છે. આપણો મહિમા કહ્યો. સત્પુરુષમાં દીવભાવ રાખી તેમના શરીરને પણ દિવ્ય જાણે, સાકર નારિયેલ. અને ભગવાનની પેઠે જ એ તો મુક્તાન સાંઈ તમે બધાને મહિમા કહે. હરિજન હરિસમ જાણવા, આપણા બધા હરિજન હરિસમ જાણ તો સંતમાં તો હોય જ. અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની જીભ અમૃત જેવી એને પૂજવા યોગ છે. જીભ પૂજવા યોગ છે. હા, લબ લબ લબારો કરે એ નહીં, પણ આવા સંતને મહિમા કહે અને ગાય. પ્રગટ ભગવાન કે તેના સાક્ષાત્કાર વાળા સંત એ બંને અલૌકિક ને મોક્ષના દાતા છે. તેમના સ્વરૂપનું જ્ઞાન જેને થયું છે તેનું આવાગમન ટળી ગયું છે, ધામમાં જ બેઠો છે એવા હરિભક્ત હોય ને. માથા લટકે ને આ કરે તે કરે નિષ્પાપ ન થાય, પણ મોટા સંતના પ્રતાપે પાપીજન તરત નિષ્પાપ થઈ જાય છે. જે કંઈ પ્રતાપ જણાય છે તે બધો ભગવાનનો છે એમ સાચા સંત સમજે છે. હવે પોતાનો કંઈ ઉપજ નથી એમ માને. જે કંઈ પ્રતાપ જણાય છે તે બધો ભગવાનનો છે એમ સાચા સંત સમજે છે. એ સંતમાં બીજાને અપાર પ્રતાપ જણાતો હોય, સંતમાં રહીને ભગવાન બધું કરે છે એ બુદ્ધિશાળી હોય એ જાણે છે કે આ સંતનો પ્રતાપ નથી પણ ભગવાનનો પ્રતાપ છે.

પણ તે ભગવાન પ્રતાપ છે તે સમજી શકતો નથી. પણ જે ખરેખરા સાચા સંત છે, ખરેખર સંત, તે બધો પ્રતાપ ભગવાનનો માને છે. પોતાનું કહે મારા સ્વામી, એમને જેવા યોગી આપા, પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, આ બધા એવી રીતે માનતા. પણ તો લોકો ભગવાન થઈને પૂજાય છે એવી વાતો કરે, પણ એ તો ભગવાન સંતને આગળ ધરે છે, પોતાને વાત કરતા જ નથી. પણ જે ખરેખરા સાચા સંત છે તે બધો પ્રતાપ ભગવાનનો માને છે. જે પોતાનામાં પ્રતાપ છે એમ માને તે અતિ મલિન સંત જાણવો. નંબર કાઢી જ નહીં. જે પોતાનામાં પ્રતાપ છે એમ માને, આ બધો પ્રતાપ ભગવાનનો છે, મારા સ્વામીનો છે, આપણે એમના છીએ, એ રીતે વર્તે તો બરાબર. જે પોતાનામાં પ્રતાપ છે એમ માને તે અતિ મલિન સંત જાણવો. મલિન, અતિ મલિન, અને સંતને વાત કરી, ગમે આ મોટા હોય, બધું પ્રતાપ દેખાય, ઈશ્વર બધું દેખાતું હોય, પણ ભગવાનનું છે એમ માને. અને જે પોતાનામાં માને કે મારા પ્રતાપ એ અતિ મલિન સંત જાણો. મુવાને વચને કરીને જીવાડે, કેટલાક વાંચ્યાને પુત્ર આપ. મુવાને વચને કરીને જીવાડે, કેટલાક વાંઝિયાને પુત્ર આપે. એવો અપાર પ્રતાપ જણાવે તો પણ બધો પ્રતાપ શ્રીહરિનો છે એમ અપાર મહિમા ગાય, એ સાચા સંતની સનાતન રીત છે. સમર્થ છતાં કોઈ વાતનો લેશ પણ ગર્વ કરે નહીં. ને નાનામાં નાના સંતના દાસ મન કર વચને થઈને રહે. મહારાજે એકવાર એક ચરિત્ર કર્યું કે મારી માણકી ઘોડી માદી છે, તો મારા વાસણ લઈને ગયા પ્યાલો લોટો, અને દરેક સંતનો અંગૂઠો બોરાવ્યો કે મહારાજ માણકી ઘોડી, અરે મહારાજે કે માણકી ઘોડી માદી છે, તમે અંગૂઠો બોરો અને માણકી ઘોડીને પાઈ દઈએ તો મટી જાય. બધા બધાએ કર્યું, ગુણાધ્યાન સાહેબ ના પાડી. તમે હાથી જેવા છો, તમે બધું આવી ગયું, અમને શું કામ ભૂલા પાડો છો. ગુણાધ્યાન સાહેબ અંગૂઠો ના ભર્યો, તો એ મહારાજ પોતે પી ગયા, માણકી ઘડી નહીં, પોતે પી ગયા. મુવાને વચને કંઈ જીવડાવે, કેટલાક વાંઝિયાને પુત્ર આપે, એવો અપાર પ્રતાપ જણાવે તો પણ બધો પ્રતાપ શ્રીહરિનું છે એમ અપાર મહિમા ગાય, એ સાચા સંતની સનાતન રીત છે. સમર્થ છતાં કોઈ વાતનો લેશ પણ ગર્વ કરે નહીં. ને નાનામાં નાના સંતના દાસ મન કરવચને થઈને રહે. દાસ મન કરવચને કંઈ, મન ઉપર ઉપરથી નહીં, આમ હું દાસ છું આમ મન કહે છે એવું જ માને. સાચા સંત છે તેને વાતનો ક્યારે ગર્વ હોય નહીં. ભગવાનના દાસ થઈ ક્યાંથી બધી વાત થાય? શ્રીજી મહારાજના દાસ થઈને વર્તે એને ક્યાંથી ગર્વ આવે? ક્યાંથી? બધું ભગવાનનું છે એમ માને. દેવતા માત્ર તેમનું પૂજન ભાવથી કરે તો પણ સાચા સંત છે તેને વાતનો ક્યારે ગર્વ હોય નહીં. પોતે એવો ગર્વ કોઈને દેખાડે પણ નહીં. પ્રમુખ સાહેબ સાવ સાદા સાવ.

0: આપણી ભેગા ફરી જાય, બધું કરે અને આવું હોય પણ દેખાડે નહીં, પ્રતાપ હોય પણ દેખાડે નહીં. એવા સંત જે કંઈ મનમાં ધારે છે, સંકલ્પ કરે છે, તે પૂર્ણ થયા વિના રહેતો નથી. પછી તો ભગવાન બધું કરે છે, એ કરતા નથી, પણ ભગવાન એમાં રહીને એ કરી શકે પણ કરતા નથી, પછી ભગવાનને કરવું પડે. એવા સંત કોઈના કડામાં આવતા નથી. એવા શાસ્ત્રીમાં યોગીઓ પણ ક્યાંથી કડામાં આવે નહીં, વાત ફાઇલમાં જ જુદી. એમને માયાથી પર, દિવ્યપણું એટલે માયાથી પર, માયા લાગવા ના આવે એ દિવ્ય ભાવ, એટલે આમાં રહેતા હોય એટલે કોઈને કડા આપણે દેહ ભાવ એ આત્મભાવ મેળવ ના ખાય, પણ તોય આપણી ભેગા રહે છે. આપણી ભેગા રહીને આપણને ઉગારે છે, લઈ જાય છે, ભગવાનના ચરણમાં મૂકવા માટે લઈ જાય છે. સદાન સ્વામી મહારાજ
1: અંજલિ અર્પણ કરી.
2: ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગત મહારાજની જય. શાહજી મહારાજની જય. યોગજી મહારાજ જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ના પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી આપણને લાભ. હરિવારી દીદી એટલો આબેહૂબ ચિત્ર ઊભું કર્યું, આપ સામે દેખાય એમ, બાપા હરતા ફરતા હોય ને, લટકું કરતા ને ધબ્બો આપતા ને, જે બધો અનુભવ્યો એ આખું બધું ઊભું કહી દે. અમે ખાસ યોગ્ય પણ બીજા બધા ગુણ તો છે, પ્રેમ સાવ સાચી વાત છે. ખરેખર અમે બધા યુવકો બીજું કાંઈ હતું જ નહીં. આમ જોવા જઈએ ને, વિચાર કરીએ તો કોઈ જાતની ગતાગમ નહીં, આ લોકની કોઈ પણ આમ એવી કંઈ સિદ્ધિ નહીં, તો આ લોકની કોઈ આવડત નહીં, પણ છતાંય યોગ્યપણ પ્રેમ, એ પ્રેમને લીધે અમે બધું કરી શકતા હતા. એ જે કંઈ કરતા હતા અમે વિચાર જ ના આવે. સ્વામીનો પ્રેમ એવો હતો ને કે આ થઈ શકે ના એ વિચાર એમ કરતા જ નહોતા. એમને કહું ને કરો, ઉપવાસ કરાવે, આ કરાવે, તે કરે, જે કંઈ આજ્ઞા કરે, વિચાર વિના જ એમ અંદરથી બસ સ્વામી રાજી થાય એવો જ મનમાં અખંડ ભાવ રહેતો. એને કારણે આ જેમ સિદ્ધેશ્વરની વાત કરી કે આ કંઈ છીએ એમને આભારી છે, કોઈ કંઈ છે જ નહીં. એટલે બહુ સરસ બધી વાત કરી અમને, ખરેખર એક મય થઈ ગયા યોગી આપણા સાથે. તો આ શબ્દ એક સેકન્ડ બીજો વિચાર નહીં આવ્યો હોય, બોલો વચ્ચે એક બીજો એક સેકન્ડ બીજો વિચાર ઘૂસ્યો નહીં હોય, સળંગ ત્યારે આ બધું બની શકે. ખૂબ સરસ વાતો કરી. અનુભવ આ કંઈ ગોઠવણ કે ના આવડે ગમે, અનુભવેલું જે વસ્તુ છે એ ગમે ત્યારે વાત થાય ને, ગમે ત્યારે વાત કરો, અડધી રાત્રે વાત, પણ અનુભવ છે એમાં ફરે નહીં, એ વસ્તુ એવી ને એવી જ રહે. ગોઠવેલું હોય, કલ્પેલું હોય, વિચારેલું હોય, એમાં દર વખતે ફરે. આ કે આજે આ કલ્પના કહી ને આવતીકાલે કલ્પના એનાથી વધારે સારી થાય, ઓછી થાય, ગમે થાય, એ કલ્પનાને બધા કવિઓ જે છે ને એના મૂડ ઉપર આધાર હોય છે. ઘણા કઈ નહીં કહે છે ને કે સોનાનો સૂર્ય ઉગ્યો છે, શીતલ શીતલ મન પણ વાઈ રહ્યો છે, પણ એનો એ જ કહી પછી કે આ સૂર્ય થંભી ગયો છે, પવન થંભી ગયા છે, એવી દે ભાઈ સૂર્ય અને પવન બધું એનું એ જ છે, તારું મન થંભી ગયું છે. જે કલ્પનામાં હોય ને બધું ફરાફર થાય, જે અનુભવ હોય ને એક જ રહે, એમાં કંઈ ફરાફર ના થાય. અને અનુભવ એવો છે ને એમાં કંઈ પેલી જરૂર જ નથી, એમાં સાહિત્ય આવડત બુદ્ધિ હોય તો વધારે સારું, પણ ના હોય તો અનુભવ જે છે ને એ બુદ્ધિશાળી હોય એને પણ એ જ અનુભવ થાય, અને અભણ હોય એને પણ એ જ અનુભવ થાય. અનુભવ કંઈ જુદો ના હોય, પણ એને રજૂ કરવાની શક્તિ જુદી હોઈ શકે. ત્યારે કોઈ સફરચંદ ખાઈએ આપણે, તો અજ્ઞાની ગામડાનો માણસ એ ખાય ને ઇંગ્લેન્ડનો અથવા અમેરિકન પ્રેસિડેન્ટ ખાય. કોઈ જેમ બીજા તો સાધકો હજુ કોઈ ગુરુ હોય ને એની પાસે સાધક જાય તો કેટલી તૈયારી હોય, એને કેટલો ખપ હોય. અમે તો એવું કંઈ હતું જ નહીં, કોઈ ખપ નહીં, કોઈ તૈયારી નહીં, કાંઈ નહીં, બસ એમને જ બસ સ્વામીનો હેત ખેંચી લાવતું ગમે ત્યાં, ને રજા પડી નથી ને સ્વામી ભેગા થયા નથી, પરીક્ષાનું થાક બધું ત્યાં જઈને બાપા આગળ ઉતારવાનું. તરત જ ટ્રેન અમે અહીંયા 6 વાગે ઉપડતી ટ્રેન, આપણે ઓલી ફાસ્ટ આવે ને, 5 વાગે પરીક્ષા પૂરી થાય, સીધા ફટ દોડી જઈએ. તો એ કેમ, આ કંઈ ખપ નહોતું અમારે, કેવું કોઈ એવી લાયકાત નહોતી, એ કોઈ એવી કંઈ મનમાં કંઈ ધારણા નહોતી, કોઈ નિશાન નહોતું કાંઈ, પણ યોગીઓનો પ્રેમ એ ખેંચે એમ, આમ બોલાવે. ગમ્યો યુવક હોય ને પણ તો યોગીઓનો પ્રેમ લીધે ખેંચાઈને પહોંચી જ જાય ત્યાં. તો આવું છે ને પ્રેમ ખરેખર, એમ જે વાત કરી ને, અનંત જનની અનંત માતાઓ હોય તો આવો પ્રેમ ના આપી શકે. સાવ સાચે, ગમે એ માતા હોય પણ કાંઈક સ્વાર્થ હોય, અને કાંઈક પણ આમ દેખાય નહીં પણ કાંઈક એની અંદર કંઈક હોય. આમાં કોઈ જાતનો કોઈ સ્વાર્થ નહીં. આમાં તો ઘણાનું એવા વર્તન ને કે સ્વામીનું નામ બગડે, બોલો, હા સ્વામીનું નામ બગડે, આવા કેવા રાખો તમે. સ્વામીને પ્રશ્ન નતો થતો, સ્વામી કે ગમે એમ હોય, એ પ્રેમ આપણને થાક્યા જ નથી, અને તો ઓછું એમને લાગે ઓછું પડે છે. એ જો પ્રેમ આપે ને તો એમને લાગે હજુ હજુ વધારે આપવાનું હતું, હજુ આપી શક્યા નથી, એવા પુરુષ હતા. એટલે જે એમને આપણને આ બધી વાતો કરી છે થોડી, એમ સીધે સમય વાત કરી, બહુ સાચી વાત છે એક, કે એમનો કોઈ દેખાવ કે એમ એવું હતું જ નહીં. એમ એની વાણીમાં એકદમ સીધી સાદી વાણી, સીધી એમ, અને એમાં આપણને કાઠિયાવાડી, એ તો ગુજરાતી ને કાઠિયાવાડી, એમની કાઠિયાવાડી ભાષા તો સમજ બહુ મુશ્કેલ. અને પછી બોલતા તો હસી પડે વચ્ચે, હસતા હસતા બોલે એટલે તમને કંઈ પકડાય જ નહીં, અને તો એવી મજા આવતી. ત્યાં આપણે મુંબઈમાં પેલું સંન્યસ્ત આશ્રમ છે, ત્યાં યોગીઆપણો પ્રોગ્રામ ગોઠવાયેલો, બચુભાઈ રેસવાળા હતા એમને લીધે. સામે ઓડિયન્સ બધા બાઈઓ જ હતી, થોડા જ પુરુષો હતા. સવારે હવે એ રીતે ગોઠવાઈ ગયું, અને બધા સિંધી સિંધી બાઈઓ, આપણે યોગી આપા ગુજરાતી, અને ગુજરાતીમાં કાઠિયાવાડી, કાઠિયાવાડમાં એમની ભાષા અલગ જુદી હોય, આપણને ના સમજાય. બોલો, ઘણા એવા શબ્દો એમના હોય ને આપણને ના સમજાય. ભાઈ સ્વામી બાપાએ વાત કરી 15-1 મિનિટ, વન્સ મોરનું પેલું આવ્યું, આમ ફરી એવી વાત કરો, ચાલુ કરો. તે ગયા એવું કાંઈ નહીં, હા બાપા બાપા હજુ થોડી વાત કર, શરૂ કહી દીધું, એવું કાંઈ નહીં, આમ નોરા પોરાય ના કરે, કેમ હવે બસ થઈ ગયો, હવે વાત ના કરાય, એ બધું કાંઈ નહીં, એકદમ સાવ આપણે અહીં

અમદાવાદમાં કેસી પટેલ ચંદુ વિદ્યાધારી અને એમના દીકરા, એ ત્યાં ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનર, બહુ મોટા બુદ્ધિશાળીમાં. એમને યોગીઆપા માટે કહ્યું કે યોગીઆપા એવા હતા ને કોઈ 2 વર્ષનું બાળક હોય ને તો એમની આગળ ચાલાક લાગે, આટલા નિર્દોષ. 2 વર્ષનું બાળક હોય, ખોરામ રમતો હોય તો એ ચાલાક લાગે યોગીઆપા આગળ. તો યોગીઆપા કેવા હતા? હજી એવો, હવે અમે તે વખતે એમને જ લાભ આપ્યો, અમે લીધો જ નથી, એમને બધું કર્યું છે, એટલે એટલા ભાગ્ય મારા કહેવાય એમના યોગમાં. પણ તો એ સમજી શક્યા જ નથી, જેટલું જોઈએ એટલું કરી શક્યા જ નથી. અને તો જે હોય અમને મળ્યા ને એમને લીધે અમારી મોટપ છે. હા, યોગી આપવાના બસ. હવે અમે જાણીએ કે અમે કેવા છીએ ને શું. યોગી આપવાનો યોગ થયો, કિંમત વધી ગઈ. જેલા ઘઉં છે ને, ઘઉં એમાં અંદર કાંકરા આવે, તો ઘઉંના ભાવે જ કાંકરાનો ભાવ થાય. અંદર 1 મણ ઘઉં હોય ને અંદર 2 કિલો કાંકરા હોય, તે કાંકરાની કિંમત ઘઉંના જેટલી જ થાય. એટલે એ રીતે ફાઈ ગયા છીએ. પણ ખરેખર એમને એવું કરી બધાને કોઈ ઈચ્છા રહી જ નથી, એવું એમને આપ્યું છે. બસ કાંઈ નહીં, હવે બસ બધું પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ, જે કરો ને બધું જ થઈ ગયું, એવું એવું જ્ઞાન આપી દીધું. એવું અંતર દ્રઢ કરાવી દીધું, પ્રતીતિ કરાવી દીધી, કાંઈ બાકી નથી. હવે અનંત જન્મ અનંત જન્મના ફેરા બધા મટી ગયા છે, બધું જે કંઈ બાકી છે ને એ જ કરશે, આપણે જ થાય એવું છે જ નહીં, આવું છે. એટલે એ રીતે ધન્યતા અનુભવીએ છીએ. ને આ યોગીઆપાની જે બધી વાત છે, આપણે પારાયણ છે શરૂ કરીએ, એમાં આપણે યોગીઆપ મહેરાવની પ્રાર્થના એ લઈએ. આપણે શાસ્ત્રી મહારાજની જન્મભૂમિ તીર્થસ્થાન મેળાવમાં યોગીજી મહારાજ 9મી ડિસેમ્બર 1967ના પ્રભાતમાં ગુરુ ભક્તિના રસ સાગરમાં નિમગ્ન થઈ ભાવવિહોર બન્યા હતા. તે વખતે મેળાવમાં યોગી આપણ જે રૂમ છે સાવ નાની, એક અંદર એક પલંગ જ આવ્યો, એથી વધારે અંદર આવી જ ના શકે. બાપા એકદમ સવારે જાગ્યા, તે વખતે અમે 3 જ જણ હતા, વિવેક સાગર હતા, આ એક પાર્ષદમાં ઈશ્વરચંદ સાહેબ ને હું, અમે 3. અને બાપા તો જે આમ આમ હા ભાત હતો, આમ જેમ સામે શાસ્ત્રી મહારાજ એને વિનંતી કરતા હોય ને આમ માગતા એ રીતે પ્રાર્થના શું કીધી. પેલું ફાનસ હતી, એનું થોડુંક ટમટમ લાઇટ થતું હતું, અને બાપા મંડી વળાય. એટલે આ તે વખતેની આ વાત છે. શશીન જોઈ સાગર જેમ હિલોરે ચડે, તેમાં રસ સાગરમાં ભક્તિભાવના પૂર ઉમટ્યા હતા. તેમાંથી જે રસ બિંદુઓ ઉડતા હતા, તેના હૃદયમંગ અને સ્મૃતિસભર દૃશ્યના દર્શકે યત્રે સંગ્રહ કર્યો છે. એટલે વેગ સાગર લખ્યું છે. આ તે વખતે એમાંથી કેટલું તમે ગ્રહણ કરી શકો, એમાં જે ટપકતા એમનો જે આનંદ યોગી આ દ્રષ્ટાંત આપતા, કે એક સિંહણ હતી ને, એ પોતાના બચ્ચાને ધાવતી હતી, ત્યાં એક શિયારો પહોંચી ગયો. પછી એને જોયું, એટલે એની સિંહણ ને એનું બચ્ચું તો જતા રહ્યા, પછી ધાવતી હતી તો એટલે ફીણ પડેલું, આ સિંહણના દૂધનું ફીણ, ઓલો શિયારો આવ્યો અને ચાટ્યું એને. યોગી આવ્યા અને જે કોંટો ચડ્યો ને, એક હાથી જોતો કે પાડી નાખું, આટલું બધું થઈ ગયું. અને ખરેખર પાછળ પૂંછડે વર ગયો, પણ હાથીએ તો 2 ઝપટ મારી પૂંછડા, એને હાડકે હાડકા ચૂરે થઈ અને પડ્યો હેઠો. એમ સ્વાઈ કે આપણને આ મોટા પુરુષ જે સુખ લેતા હોય ને, એની જાણ એમાંય કેટલો પાવર આવી જાય, કેટલું બધું આપણને આવી જાય. એટલે એવું આ, એટલે એમનામાં કેટલું કેવું હશે આમ કલ્પના ના કરી શકાય,
એમના સુખને એમનો જે અનુભવ. તો જો આપણે છે ને આ બધું ઠીક છે, આમાં સમજવાનું આટલું છે. હવે આપણે વૃત્તિ ક્યાંય બીજે જઈ જ ના જોઈએ, પાથું એ હવે કોઈ ફાંફામાં જરૂર નથી. એક વર્ષ અહીં કેન્દ્રિત થઈ જાઓ. અનંત યોગી શાસ્ત્રીમાં કહે, યોગી આપવા જેવા સાધુ અનંત કોટી બ્રહ્માંડમાં નથી, ગુજરાતમાં નહીં, હિન્દુસ્તાનમાં નહીં, વર્લ્ડ ચેમ્પિયન નહીં, બ્રહ્માંડ ચેમ્પિયન, અનંત કોટી બ્રહ્માંડ ચેમ્પિયન. કઈ વાતમાં સાધુતા? હા, તો જો આપણે કેવા નસીબદાર છીએ. આવા સાધુતા જંગલમાં ના મળે, ગુફામાં ના મળે, હિમાલયની ચોટી ગમે ત્યાં ફરો તો ના મળે. ઘર બેઠા સામેથી આવીને આપણને લાભ આપ્યો. હમણાં સોની સાહેબ વાત ના કરી, એમના બાપુજીને કેટલું સરસ બોલ્યા કે બીજા તો જે થવાનું હોય ને એ કહે તમને, એને દેખાતું હોય ભાઈ આ આમ થશે તો આમ થશે, પણ યોગી આ તો કેમ થાય? બહુ જુદી વાત છે, જમીન આસમાનનો ફેર છે. આ બે અંદર આવા બે પુરુષ હોય, યોગી આપાય અને એક આવો પુરુષ હોય, એટલે કહી દે કે આવું થવાનું છે. એટલે આજે જ કહે, મહિના પછી વર્ષ પછી થવાનું, પણ આજે કહે. પણ થવાનું છે કે યોગી આપે તો કે ને થાય, થવાનું ના તો થઈ જાય, આવું છે. કેટલો તો ભેદ છે એમાં. એટલે આવા જબરજસ્ત પુરુષો, એટલે દરેકને આવી રીતે જે જે યોગી આપવાના યોગમાં બધાને પોતપોતાની રીતે અનુભવ થયેલા છે. હવે ફેર શું, એ પોતે બિચારો વ્યક્ત ના કરી શકે, કહી ના શકે. તો આપણે જેટલા બેઠા બધાને કઈ બાપન પ્રસંગ કહો, કોઈ બાકી નહીં, બધા કહી શકે એમ છે. પણ બોલું બોલતા ના આવડે કદાચ, બોલું ભાષા કઈ કે ટ્રેન, પણ અનુભવ તો બધાને સરખો જ છે. બોલતા આવડે કે ના આવડે, બોલો મૂગો હોય એને ગોર ખાધું હોય પછી એને કહો ભાઈ તું બોલ વાત કર, કાકલી બીજું શું કહે, બતાવે શું તમને, આટલો અલુમ કરે. આ યોગી આપે એ રીતને બધાને રસ ચખાડ્યો છે યોગમાં આવેલા. અને જે ખાસ તે યુવકની વાત કરે ને, ખરેખર એ તો યોગી આપે, અમે છે ને કોઈ સાધુ થઈ એવા જ નહોતા. યોગી આપા સિવાય કોઈ અમને સાધુ કરી જ ના શકે એવા હતા. હા, અમે બીજાને સાધુ બનાવીએ, અમને સાધુ બનાવે ને તો અમે એને બનાવી દઈએ, અમે થઈ એવા નહોતા. આ એક પુરુષ જ આમ આમ માથે ફેરવ્યું ને, અસ્ત્રો વગર આમ લોટી થઈ ગઈ, આવું છે. એટલે એમની આ વાત છે. સ્વામી મેળામાં પ્રાર્થના કરે છે, આ ગુરુનું સ્થાન મેળાઓ છે, યોગી આપે વાત કરે, તેનો અદ્ભુત મહિમા છે. શાસ્ત્રીમાંનો અહીં જન્મ થયો, વૃંદાવનની ભૂમિ કરતાં આ ભૂમિ શ્રેષ્ઠ છે. ઝાડ પાન પૃથ્વીના રજકણો પવિત્ર થયા છે, અહીં 11 વર્ષ રહ્યા. તુલસીના માજર કઈ મંદિરો બાંધતા, જેઠાઈ મિસ્ત્રીને મંદિર કરવું હતું તે થાંભલા કઈ ઠેકાણે કરવા તે બતાવ્યા. જેઠાઈ રાજી થઈને કહ્યું, આવડી ઉંમરે આટલી બધી બુદ્ધિ, નાનપણમાં ભણવામાં પહેલો નંબર રાખતા. યોગી આપે છે ને ગુરુ ભક્તિ તો એમને કહેવી પડે. પહેલાં યોગી આપણને અક્ષર સારા હતા, મોતીન દાણા જેવા, પછી બ્રહ્મરૂપ થઈ ગયા અક્ષર. અત્યારે પ્રમુખ સ્વામી હોય ને, પહેલાં એમના અક્ષર બહુ સારા, અત્યારે બ્રહ્મરૂપ થઈ ગયા. એટલે પછી એમના અક્ષર બીજા ઉકલેલ, એટલે અમે ઉપર લખી આપીએ એમ. તો કંથારિયા ગામ છે લીમડી પાસે, ત્યાં બપોરનો વખત હતો, એકાદશી હતી. બાપા એકાદશી આરામ ના કરે બપોરે, તે પત્ર લખતા હતા અને હું પેલું ઉપર લખતો હતો. બાપાએ લખ્યું ને તો મને 3 શબ્દો ઉકલ્યા નહીં. એટલે બાપા પાસે, બાપા મેં કહ્યું આ ઉકલતા નથી, આ શું લખ્યું છે આપે? સાહેબ કે મને ઉકલતા નથી, ચેકી નાખ્યા. લો, પોતાને લખેલું પોતાને ના ઉકલે, કેવું કહેવાય. પછી એક યુવક છે ને બોલ્યો, તે હું પાર્ષદ હતો, કે યુવક કે શાસ્ત્રીમાંના આવા અક્ષર ગડબડિયા હતા ને. એવું કે ગુરુ શું બોલ્યા, શાસ્ત્રીમાં તો અક્ષર મોતીના દાણા જેવા,
આપણને ઉકલતા નતા. એમના અક્ષરમાંથી દાણા જ આગળ આપે ઉકલતા નતા. એમના શાસ્ત્ર એમ ગુરુ માટે જરાય કોઈ ગમતમાં આવું કોઈ બોલી ના શકે, ફાવે નહીં એમને આટલું બધું. એને એટલે ગુરુ ભક્તિ એટલે એ આ વાત કરે, આ શાસ્ત્રનું સ્થાન જન્મસ્થાન મેળાઓ છે, એક એક રચકણ નાની બધી પવિત્ર છે, દિવ્ય છે. આમ ઝાડ પાન પશુ પક્ષી બધા આમ દિવ્ય છે બધા, એટલું જ એમનું વર્ણન છે. પછી સ્વામી રહેતા નાના હતા, ધૂરી નિશાળ ભણવા જતા, એમ નિશાળ જોઈ લઈએ આપણે, બાપા બતાવી દીધી. અત્યારે તો પડી ગઈ ને ત્યાં ટાવર થઈ ગયો હે, અને તે એક ત્યાં અમે જોઈ લઈએ. ભાઈ યોગી આપણા એટલો તો પાવર, એમ શાસ્ત્રની વાત આવે ને, આપણે બ્રહ્મતીર્થ સ્વામી છે ને આપણે, તેમના બાપુજી સૂર્યકાંતભાઈ હતા. હવે એ અજ્ઞાનગત ભણતા હતા બધા, પછી એ ફાર્મસીમાં ગયા બી ફાર્મ અમદાવાદ. તો એમની સાથે પણ એક મિત્ર એમને લઈને આવ્યા અમદાવાદમાં, એમને મિત્ર લઈને પૂછપરછ કરી. અને ઓલા કે આ તો મેળાવના છે. અરે બાપા હજી થયા છે, હવે તો પહેલી વાર આવે છે, વખતાય નથી, ભાવનો છે ને વાત પતી ગઈ.

આપા તો કે બીજું ની કરે તો એનવટ ખોટા પડે ને, એ ખોટા પડવાના હતા પણ આજ્ઞા તો ગમે કરીએ, પ્લાન પથ્થર નહીં કરીએ. અને તો મનમાં જરા આવું થયું, જો ગોંડલ જતી હતી તો ગોંડલ હવે બસ બેસનાર તો બીડા ફૂંકતા હતા ને બધું પાંચ મસાલા ખાતા હતા. સાંઈ કે દંડવટ કરો, છ દંડવટ કયા ધૂરમાં, કેટલો મહિમા ગોંડલનું, મેળાઓનું, આ બધી વાત આવે તો એમાં મંદરમ ઉછારા મારે આવું થાય. એટલે અહીંયા પ્રાર્થનામાં સ્વાપ આવી રીતે મંડી પડ્યા. આવું મહાપ્રસન્ન સ્થાન છે તેમાં આવ્યા છીએ તો શુભ સંકલ્પ કરવા કે તેમના જે આ ગુણ મળે. જો સ્વામી શું કહે છે, તીર્થસ્થાનમાં જઈએ પણ કોઈ વિચાર હોતો જ નથી, એમ આમ આમ કરીને જતા રહીએ. સ્વામી શું કહે છે, મેળા સ્થાનમાં આવ્યા છે, તીર્થસ્થાન મહાતીર્થસ્થાન છે, તેમાં શુભ સંકલ્પ કરવા. એ સંકલ્પમાં શું, તમારા જેવા ગુણ આવે. આમ આપણું મન હોતું જ નથી, એ ક્યાંય ભટકતું હોય છે. તો યોગી આપણ કેવું, આમ એક એક પ્રસન્ન સ્થાનમાં ગઢડામાં યોગી આપે એક એક પ્રસન્ન સ્થાનમાં દંડવટ કરે, એક એક સ્થાનમાં. એકવાર હું ગણતો હતો સાથે, મારે કરવું તો પડે દંડવટ, પણ ગણતા 150 ઉપર થયા હું થાક્યો, ગણતા થાક્યા. તો મેં કહ્યું આ છે બહુ દંડવટ, કહ્યું કે એ ત્યાં એકાદશી દિવસ હતો અને બાપા બે વખત ગયા જૂના મંદિરે. તો સવારે જે ભાવથી દંડવટ બધું કરે ને એટલા સાંજે, આ વૈશાખ મહિનો જ લો, તો એમને કંઈ આડું આવે જ નહીં, કેટલા દંડવટ થયા. એટલે આવી રીતે થાકતા જ નહીં દંડવટ બધું. આ પ્રસન્ન સ્થાન હવે ત્યાં છપૈયા ગયા હતા, છપૈયા પાછા ટ્રેસ આવતા હતા ને તો બપોરના ગયા હતા અને આવી ગરમી, અને એક જણ કહ્યું કે બાપા અહીંયા બહાર ઘનશ્યામમાં આ કરતા, બાપા કે લઈ લો ખુરશી ત્યાં. અરે પણ હવે બીજા બધા બધું પતી ગયું, હવે તો પાછા જઈએ છે ના, પાછા વાત જ શું, પણ આ કંઈ ગોઠવણ કે પ્રોગ્રામ છે બનાવેલો, એ તો મૂળના માટે ત્યાં ગયા, પાછા દંડવટ કે બધું કર્યું. તો આપણે કચ્છ આપણે ખ્યાલ હતો, ભુજમાં અમે તે વખતે યુગમાં હતા, અમે ચાર યુવકો હતા. હવે ચઢાવ ઢાળ હતો અને 12 વાગી ગયેલા અને બધા લગભગ થાકી ગયા. એટલા બધા પ્રસન્ન સ્થાન, કોઈએ કહ્યું કે બાપા કંઈ એક કૂવો છે પ્રસન્ન છે, બાપા તત પાછા હર્યા. મોટા સ્વામી તમ આગળ ગયો, કેટલું બધું યોગી પાછા દંડવટ કરીને બધું પ્રસન્ન પાછું ઢાળ ચડવાનું ઉતરાણ. જે એમને પ્રસન્ન બધા આ મહિમા છે, બીજી વાત નહીં, દેહ સાહેબ ઘંટ નહીં, જોવાની વાત જ નહીં. એટલે એમને સ્વામી આટલી બધી મજા કરાવી. તેમાં આવા શુભ સંકલ્પ કરવા કે તેમના ગુણ મળે. સ્વામીનો ભક્તિભાવ બહુ, ઠાકોર હેત બહુ, કેવા કેવા ગુણ પકડ્યા ઠાકોર હેત બહુ. હવે જાય સુરતનો પ્રસંગ, ઓલા નારાયણ મુનિ મૂર્તિ છે, સાક્ષાત બારાઈન આમ ગ્રહણ કર્યું, બધું કર્યું. એટલે આવી રીતે એમાં આપણે ગોંડલા મૂર્તિ, એ ત્રણ મૂર્તિ છે ને, વચ્ચે પેલી શ્યામ મૂર્તિ મહારાજની કારા પથ્થરની ધામધાઈ મુક્ત, એ મૂર્તિ ત્યાં ભાવનગર હતી, પ્રભુલાલ શેઠ હતા એમના ઘરે, એ વૈષ્ણવ હતા. પછી એ મૂર્તિ આપણને શાસ્ત્રીમાં આપી અને ગોંડલા, અને પછી આપણે ઘનશ્યામ પૂર્ણ પુરુષમ નારાયણ તરીકે એમને સ્થાપના કરી શાસ્ત્રી. એ મૂર્તિ યાર ભાવનાને ઠાર જમી ગયેલી. હરિભક્તો કહ્યું ને, યોગી હાર બોલ્યા ને મૂર્તિ જમી ગઈ. ખરેખર બધા બધું ઓછી થયેલી બધું. આ વર્ષો પછી અંબાલાલ કાકરી પોરાણ એવું કરી યુપાને વાત કરી કે બાપા તમે ઠાર મૂર્તિ જમી ગઈ, એમ એટલો પ્રતાપ બતાવે. સ્વામી શું કહે, ગુરુ કોને આજ્ઞા કરી હતી, શાસ્ત્રી મહારાજે તઈ જમી. અને આપણે કે તથા મૂર્તિ જમી ગઈ, જમે જ ને, આટલો ફેર. આપણે ફાંકો યોગ્ય

ગુરુ આપણે કાંઈ નહીં, થથરી જાય આમ, કઈ તમે આસ્તે સરખામણી કરો છો સ્વામી થઈ જાય. આવો છતાં શાસ્ત્રીમાં જ બોલે યોગી તો હું ને હું તે યોગી. યોગી આપણે કોઈ ભાવ રખા ધાર્યું જ નથી, એવું કર્યું જ નથી, મનમાં કોઈ એવી વાત રહી હતી. દાસ ભાવ એકદમ એ રીતે સેવા ભક્તિ કરી છે, છતાં એકાત્મ ભાવ. અહીં ગોંડલમાં એમના રૂમ મૂર્તિ છે આટલી બસ્ટ, આટલું યોગીમાન શાસ્ત્રીમાન પોતા તો પોતાની મૂર્તિ આગળ આવીને કંઈક હવે શાસ્ત્રી મરાય ઈશ્વર કંઈક બાપા તો શાસ્ત્રી મૂર્તિ અરે આપની છે ના કે શાસ્ત્રીમાનની છે. તો જે એટલે એક એ રીતે પણ એકતા ઘણી બધી, પણ તો આ ભૂલતા નહીં એમ. એ દાસપણું છે ને સેવકપણું એ એટલે આમ પેલી મસ્તીમાં આ પણ તો એ વિવેક ચૂકતા નહીં એમ. જાણે પાર બધા કેવા છે સ્વામી આટલી પ્લન પાસે તો આપણે તૈયાર જ છે આટલી. એટલે જે દાસો તો ભક્તિ દાખવી છે, જે નિષ્ઠા ગુરુ ભક્તિ, જે ગુરુ ભક્તિ એ એમાંથી આપણને એમના માટે એમની આગળ આ પ્રાર્થના કરે છે. એવા ગુરુ માટે આટલો તો ભાવ છે એમને, અને એ જે પ્રાર્થના કરે એટલા સાચા ભાવથી. એમ પોતે એમ સાધક છે, કાંઈ છે જ જાણતા નહીં, પોતામાં કાંઈ નથી, અને શાસ્ત્ર બધું જ છે એ તે પ્રાર્થના કરે. ગોંડલમાં સમયો થશે, મેળજારો હરિભક્તો આવશે, આફ્રિકા લંડનના હરિભક્તો લાભ લેશે, અક્ષરડેરી મઉવા ભાદરા મેળાઓ બધાના દર્શન કરે, આ બધા તીર્થ ગોઠવી દેવા. પછી સ્વામી કહ્યું કે આ બધા હરિભક્તો આફ્રિકાથી બધા આવવાના છે, આપણે અમૃત મહોત્સવ યોગી આપણ કરો તો એટલે બધા પરદેશથી બધા આવવાના હતા બધી છે. બાપાએ કહ્યું કે બધા આવશે તો આ તીર્થો બધા ગોઠવી દેવા, બધા તીર્થના દર્શન કરે હરિભક્તો. સ્વામી શાસ્ત્રીમાં જે વિજ્ઞાન સ્વામીના શિષ્ય અગાધ મહિમા, મહુવાજીને ભગતજીને સેવ્યા, ભાદરોળમાં રહ્યા, ભગતજીને અનુવૃત્તિ સેવા કરી, જાગા ભગતને સેવ્યા, રાજકોટમાં અદાનો સમાગમ કર્યો, ભગતજી દેહ મૂક્યો ત્યારે સ્વામીને રાજકોટમાં સમાચાર મળ્યા, તે વખતે રામજી ભટ્ટ જોડે બેઠેલા, તેમણે કહ્યું હવે પૃથ્વીનું મંગળ ગયું. ભગતજી પૃથ્વી પર મંગલ હતા, તે શાસ્ત્રીએ કહ્યું સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી, એમ ગોષ્ઠી કરી. જોકે આમ સ્વામીને શાસ્ત્રીને ઉદાસીનતા અને બધું ખૂબ ભગતજીમાં ધામમાં ગયા એટલે ખૂબ આમ લાગી આવું. પણ છતાંય જો આ વાત કરે છે રામજી ભટ્ટને કે સત્પુરુષ પૃથ્વી કદી જતા જ નથી, એટલે મનુષ્ય રૂપે હોય ત્યારે બધા ભાવ દેખાડે, એ તો એક જ છે. આવા જોવાનું પ્રશ્ન જ ક્યાં છે? મહારાજ તો કોમન છે ને, જે મહારાજ ગુણાતીતાન સ્વયં હતા એ જ મહારાજ ભગતજીમાં, એ જ મહારાજ શાસ્ત્રીમાં, એ જ મહારાજ યોગીમાં, એ જ મહારાજ પ્રમુખ સ્વયંમાં. મહારાજ કંઈ બદલાતા નથી, એ તો એ જ છે. એટલે આપણે એ જ પ્રાપ્તિ સમય મહારાજ જ આપણને મળ્યા છે. એમના પ્રમુખ સાહેબના અંગમાં મહારાજ સિવાય બીજું કંઈ છે જ નહીં, બીજું કોઈ વસ્તુ જ નથી, મહારાજ જ છે. એટલે આપણે આ સમજવાનું, એટલે આ બધા ગુણા સત્પુરુષ એક જ છે, અંદર જ એમનો તત્વ છે એક જ છે, એટલે પછી એમાં ભેદ રહેતો. આપણે કહીએ ને એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી ઇક્વલ ટુ ડી, એટલે બધું ડી ઇક્વલ ટુ બી કહો કે એ કહો કે સી જે કહો, બધું ગોર બધું એક જ છે. એટલે આ લોકોની એકતા. જો બીજા સંપ્રદાયમાં શું છે, પહેલા ગુરુમાં ખૂબ જોરદાર હોય, પછી બીજો ગુરુ આવે તો 50% કે અથવા કાંઈ બધું રહ્યું જ ના હોય, અને ત્રીજામાં તો કંઈ હંભાલે જ નહીં, બધું સાફ થઈ ગયું. જોજો તમે આજે બધા જેટલા મોટા મોટા બધા થયા છે, પરંપરા જો એમાં કંઈ રહી જ નથી, ના તો 5મી પેઢી છે બોલો, તો 101% બધા પ્રમુખે આપણને આ મળે છે. એટલે ટૂંકમાં કહેવાનું શું કે જો આપણે આવા પુરુષ મળ્યા, એ પછી ઓળખાય તો ક્યાં વાંધો છે? અત્યારે ઓલી ચિંતામણી આપણે કોઈનો હીરો હાથમાં આવ્યો હોય, તમે ઓળખો કે ના ઓળખો,

0: પણ વસ્તુ કંઈ ઘટી જવા નથી. દસ સોનું હોય, તમે ના ઓળખો એટલે તમે પિત્તલ મારો, પિત્તલ ના થઈ જાય, સોનું સોનું જ રહે. તમે તમને ખોટ છે પિત્તલ માનો તો, અને પિત્તલ છે સોનું ના થઈ જાય. તો તિજોરીમાં 10 વર્ષ રાખી મૂકો પિત્તલના ઘરેણા, પછી 10 વર્ષ પછી કાઢો તો સોનું ના થઈ જાય. કે તિજોરી મૂક્યા હતા જે છે એવું જ રહે. એટલે આવા પુરુષો જે આપણને મળ્યા છે એ ગુણાતીત એમાં ફેર થાય જ નહીં. આપણે બધે ફરાફર થાય, એમનામ થાય નહીં. એટલે એ સ્વામી આવી રીતે પ્રાર્થના કરે છે શાસ્ત્રમાં જાગર. બે એક જ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે નહીં, પણ છતાં આ લોકમાં આવ્યા છે તે ગુરુ શિષ્ય જે રીતે બધું કરવું, જેમ મહારાજ હતા રામાન સ્વામીના શિષ્ય થઈને રહ્યા, મુક્તાન સ્વામીના આધીન થઈને રહ્યા. એટલે એ આ લોકમાં એટલે બધું આપણને શીખવાડે છે, રીત શીખવાડે કઈ રીતે ગુરુ ભક્તિ કરવી, કઈ રીતે આ કરવું. પણ એમનામાં આપણે ભેદ સમજવાનો નથી, એ બધા એક જ છે. પણ એમ આ રીતે વર્તે આપણે શીખવાનું છે, તે પ્રાર્થના કરી આવી રીતે. જો એક યોગી યોગી તે હું ને હું તે યોગી, પણ યોગી આપણે કોઈ તે રીતે વર્તા નથી, કોઈ કોઈને કહ્યું પણ નથી કે શાસ્ત્રી મારા માટે આવું બોલતા, વિચાર ના આવે એવી વાત જ નથી કરી. તો જે આપણે એ શીખવાનું છે કે આવી એકતા આવું બધું. કે ગુણાતન સન કેવો ખપ હતો, મારના ધામ અક્ષરધામ અખંડધામ, પણ પેલા નેવા નીચે વરસાદ ટપકતો હતો ત્યાં ઊભા હતા. કે કાંઈક વીજળીના ઝપકારો મહારાજ થઈ જાય, કેટલો ખપ. હવે અખંડ મૂર્તિ ધારનારા મોટા પુરુષને કંઈ બાકી છે જ, પણ આપણે આ શીખવાડે, આપણને આ ભીની રીત, ધર્મ પાળવાની રીત, નિયમ પાળવાની રીત, સેવા બી શીખવાડે. યોગી આપવા માટે છે મૂર્તિ શકે, યોગી આપવા પ્રેમની મૂર્તિ, વૈરાગ મૂર્તિ, તપની મૂર્તિ, સેવા મૂર્તિ, મહિમાની મૂર્તિ, બધા જેમાં હોય બધા મૂર્તિ શબ્દ આવે. મૂર્તિ એટલે 101 ટકા જે કંઈ ગુણ હોય ને 101 ટકા એને મૂર્તિ કહેવાય. તપની મૂર્તિ, વૈરાગ મૂર્તિ, પ્રેમની મૂર્તિ, સેવા મૂર્તિ, મહિમાની મૂર્તિ, યોગ્ય મેળા બધા શબ્દો બધાએ વાપર્યા છે, કહ્યું છે. એટલે અને નાનપણથી જૂનાગઢમાં હતા ને પાર્ષદ, ત્યારથી મોટા સદગુરુ એમની સેવા કરતા, એ બધા એમને યોગી કહેતા. પછી યોગીએ પછી નામ નથી પડ્યું, પાર્ષદમાં ત્યારથી બધા યોગી એમને કહેતા. આવી એમની સ્થિતિ હતી. હવે સાક્ષાત સ્થાન મહેરાવમાં શુભ સંકલ્પ પ્રાર્થના. હે શાસ્ત્રીજી મહારાજ, તાઈ કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવા એવા ગુણ આપજો. જો શું કહે છે, આપણે કસણી કરતા નહીં એવું માગીએ આપણે, બાપા પરીક્ષા ના કરતા. બહુ પરીક્ષા થઈ ગઈ, કાંઈ થયું ન તો બહુ પરીક્ષા થઈ, પહેલાંથી હાથ જોડી દઈએ. પણ યોગી આપણે હે શાસ્ત્ર, તાંઈ કસણીમાં હંમેશા રહેવાય, રોજ કસણી કરો ને કસણીમાં રહેવાય એવા આશીર્વાદ માગ્યા. આપણે તો વાત જ નહીં, કસણી કસણી કરતા જ નહીં એવું માગીએ આપણે. સ્વામી કે કસણી કરો જ, કસણી કર્યા વગર ગુણ આવે જ નહીં, એ ગુણ સિદ્ધ ના થાય, એ દ્રઢ ના થાય. કસણી વગર જો અહીંયા ભણવામાં નથી, લોકો પરીક્ષા આપવી પડે જ નહીં, વર્ષના અંતે પરીક્ષા લેવાય છે. તમારી યોગી આપણે શું કામ પરીક્ષા લે છે, એમને ના ચડાવી દે ઉપર. એના વગર પોતાને માપ અંદાજ ના આવે, પોતે ગમે કેટલું ભણ્યો છે તો કેવું ભણ્યો છે ને કેવું પાકું છે, પરીક્ષાથી જ એને અંદાજ આવે પોતાને. તેમ યોગી આપા એ જ કહે, કસણી કરો જ તમે, કસણી ના કરો એવું નથી કહેતા કસણી, પણ એમાં હંમેશા અમે તાઈ કસણીમાં રહેવાય એ બુદ્ધિ એવા આશીર્વાદ આપજો. બસ કસણી કરો એની જરૂર જ છે, અને આ માર્ગમાં તો ખાસ જરૂર છે જ. એમ આ માર્ગ એટલો લાંબો પહોળો છે ને એમાં કંઈ ખ્યાલ ના આવે આપણને, કયા ખૂણેથી શરૂ કરું, ક્યાં કરું આ બધું. એટલે તે કસણી કરો જ એમ. પણ પાર પડાય હોય એ ધ્યાનમાં, એ ધ્યાન અમને એ ધ્યાનમાં લેજો. પાર પાડું તા હાથમાં, કસણી કરું તા પણ પાર પાડું તમારા હાથમાં. કસણીમાં અમે પાર પડી જઈએ એ રીતે તમે દયા કરજો, એમ એ રીતે વાત કરી. હે શાસ્ત્રીમાં તારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવા ગુણ આપજો, તારા ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવ ભાવ રહે તે આશીર્વાદ આપજો. જો તમારામાં નહીં, શું કહે છે, તમારા ભક્તોમાં સુરત ભાવ રહે, એમનામાં તો રહેવાનું, તમારા ભક્તોમાં સદાય દીવ ભાવ રહે તેવા આશીર્વાદ, મનુષ્ય ભાવ ના આવે, તમારા ભક્તોમાં વાત કરે છે. તમારા સંબંધવાળા ગમે ત્યાં હોય પણ તેને માથાના મુગટ માનીએ તો આશીર્વાદ આપો. કેવી વાત થઈ આ, હદ કહેવાય ને. તમારા સંબંધવાળો ગમે તેવો હોય, કોઈ લિમિટ મૂકી જ નહીં. યુગા પોતે જ વાત કરે, હું 50થી સત્સંગમાં છું, થાથા થાબડા મને અવગુણ આવ્યો નથી. કેટલી હાઈટ ઉપર સ્વામી, આપણે સારા સારામાં પણ આપણે અવગુણ આવી જાય. આ તો ગમ્યો હોય તો તારા સંપ્રદાય આગળ વધ્યો છે, આજે આપણે જે કંઈ દિવ્યતા જેવું દેખાય છે એનું કારણ આ છે. આમ દરિયો આખો રિલાઈ દીધો, આખો જેમ દરિયો આખો અંદર નદી દ્વારા આવે તો ડેમ બધું ભરાઈ જાય, એવી રીતે સ્વામીએ એવું કર્યું છે. એટલે આપણે પણ આ રીતે ધારવું, એમની વાત કરીને મનમાં લેવું. તુલસી જાકે મુખન છે, કોઈ સાથે આંટી ના પડી જાય, આને ઓળખી શકે તે બુદ્ધિ આપજો, તાજી બુદ્ધિ અમને આપજો. સહજાનંદ સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક પુરુષમાં ક્રોધાદિક ભૂના સ્વભાવ હોય તે ટળે કે ના ટળે? હવે ના ટળે તો આય બન્યું, તે ટળવા જ જોઈએ. પણ તોય એ ભાષા છે, પ્રેમની ભાષા. એટલે મારને વાત કરી કે મારે ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ના ટળે? હે મહારાજ, કોઈક પુરુષમાં ક્રોધાધિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ના ટળે? બીજું બધું ઠીક છે, પણ યોગીઓ પાસે કહ્યું છે કે ક્રોધ બહુ નુકસાન કરે. એટલે બીજું બધું ઠીક છે, ક્રોધ છે એ પોતા નુકસાન કરે ને બીજા અનેક જે ઊભા હોય એ બધાને ત્રાસ થાય, તો ક્રોધ કરવો નહીં. પણ એ ટળે કે ના ટળે એ વાત નિર્વિકારાનંદ સ્વામી પૂછ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે, તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. હવે હિસાબ કિતાબ રાખવું પડે, પહેલાં બીજા બધા હિસાબ કિતાબ રાખો જ છો, પણ આ સ્વભાવ જે દિવસથી સત્સંગ થયો હોય તેથી સ્વભાવ વધે છે ઘટે છે કે શું થઈ રહ્યું છે એ ખાસ એમાં તો કરતા જ નથી. આપણે આવન જાવન સત્સંગમાં આવન જાવન આ બધું કોણ પૂછે છે, સ્વભાવ ટળે કે ના ટળે કોઈ ફેર પડતો નથી, એવું આપણે મનમાં થઈ ગયું છે. પણ શ્રીજી મહારાજ આના માટે જ આવ્યા છે. શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા અને બધું વિસ્તાર્યું જઈ તો કર્યા, બધા કર્યા, પણ એના માટે જ એમને બીજો કોઈ સ્વાર્થ નથી. શ્રીજી મહારાજે પોતે જ વાત કરી કે અમારે તો એક મોક્ષ કરવો, જીવનો મોક્ષ કરવો, એ સિવાય બીજું અમારે કાંઈ જોઈતું નથી. તો મહારાજ જે પૃથ્વી પર આવ્યા એ આપણે સાર્થક કરવું જોઈએ. તો કામનું અને મહારાજને આયાનો ફેરો સફળ થયો કહેવાય. તો આપણે આમાં દ્રષ્ટિ પહોંચાડવી. હવે આપણે સત્સંગી થયા, હવે બધું ફરી ગયું, બધું આ લોકનો વ્યવહાર એ તો બધું આપણે જીવીએ છીએ ત્યાં સુધી કરવાનું છે, પણ મનમાં મનથી બધું જો ગોરધનભાઈને પર્વતભાઈને બધા ખેતી જ કરતા હતા અને દુકાન ચલાવતા હતા, 24 કલાક દુકાન ચલાવે, અને પર્વતભાઈ પણ ખેતી કરે, પણ તોય એમને ક્યારે નવરાશ મળે. પણ મનમાં મનમાં આ વાતની ધરતા હોય, મહારાજ સ્વામી આ પૃથ્વી પર આવ્યા એમને વિશે જો આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ જેનો મહિમા હોય ને એ વાત આવે જ. અમે મુંબઈમાં એક પોસ્ટ ઓફિસમાં ગયા હતા, ઓલે મની ઓર્ડર કરવા માટે, અને તે વખતે ટેસ્ટ મેચ ચાલતી હતી. તો ઓલા જે ઓલા લખનાર હતો, પોચ ફાડનાર, એ વારે વારે પૂછે બાજુના, સ્કોર સ્કોર. હવે જો હવે એને તો બીજું નોંધ ને નોકરી છે, પણ તો એમાંથી ટાઈમ કાઢી લે, ટાઈમ સ્કોર સ્કોર. તો જો એનો મહિમા છે તો એમાંથી બધું થઈ શકે. એટલે જે વાતનો મહિમા હોય ને આપણે, તો મહિમા વધારવાનું છે. આ સત્સંગ સમજવાનું છે, આ સત્સંગ શું છે, એનું ફળ શું છે, અવિનાશી ફળ છે, એને બીજું બધું તો નાશન છે. ઠેઠ પાતાલથી પ્રકૃતિ પૃથ્વીથી બધા બધું દેહનો વ્યવહાર કરે છે, દેહ માટે છે, અને દેહના ભાવથી યુક્ત છે. શ્રીજી મહારાજ આવ્યા પછી જ આ મુક્તિ મળી અને દેહથી પર થયા આપણે. એ સિવાય તો ખાલી વાતો જ હતી, પણ કોઈ એવું કાર્ય થઈ જે માટે આવ્યા છે એ આપણે ન કરીએ તો કેવું કહેવાય. અને મહારાજ આટલી બધી દયા કરીને આપણને, મહારાજ ક્યાં ને આપણે ક્યાં, આપણે ગંદકીમાં રખડીએ છીએ, કામ ક્રોધની બધીઓ સવાર થઈ ગઈ, એમાંથી મુક્ત કરવા માટે મહારાજ આવ્યા છે. બીજા કોઈ એવી મુક્તિ આપી શકે એમ નથી, શ્રીજી મહારાજે જ કરે, અને એમના સંતો અને એમના એકાંતિક ભક્તો એમના જોગ થયા આપણને બધું સત્સંગનો માર્ગ ચડે, સત્સંગનો મહિમા સમજાય, મારા સ્વયંનો મહિમા સમજાય. એટલા માટે સત્સંગ મૂળ શ્રીજી મહારાજ શા માટે આવ્યા છે એ આપણે દ્રઢ કરીને ઘોટીને બરાબર પાકું કરવું. તો જો અને આપણે આ સત્સંગી છીએ એ આપણી ફરજ છે. જો આપણે આ ના કરીએ તો શ્રીજી મહારાજ આયા ના આયા એવું થાય. જોકે હજારો હરિભક્તો સંતો એ બધું કર્યું છે, એકાંતિક પણ પામ્યા છે, પણ તોય આપણે જેટલો આપણા તરફથી ખામી ના રહે એ જોવાનું છે. તો શ્રીજી મહારાજ તો બાકી રાખશે નહીં. શ્રીજી મહારાજ પોતે જ વાત કરું કે

0: મેં તો બ્રહ્મરૂપ કરવા સિવાય બીજું કોઈ તાન નથી, તો બીજું કોઈ સ્વાર્થ નથી. તો જો મારાની આટલી બધી તૈયારી છે તો આને આપણે બધી તૈયારી કાંઈ ના કરીએ. એટલે સત્સંગમાં સત્સંગ પ્રધાન જીવન થવું જોઈએ. જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામો માંડી રાખે છે. તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે, સત્સંગ આપેલ થયો છે, બીજું બધું નામો લખીએ છીએ, બધું એક પાય પાયનો હિસાબ રાખીએ છીએ. પણ આમાં આ સત્સંગ આટલો દુર્લભમાં દુર્લભ સત્સંગ, એમાં કોઈ દ્રષ્ટિ પહોંચતી નથી, પહોંચાડતા નથી, પહોંચાડવા માગતા જ નથી. તો એ બધું મારનો ફેરો સફળ થાય તેમ કરવું. તેની પર જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેનું નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. સ્વભાવ આ દેહ ભાવ એ સ્વભાવ જ છે. બધું એ આપણે દોષોને સ્વભાવ ટળે તો બ્રહ્મરૂપ થવાય. અને એ જ કરવાનું છે. મહારાજ એના માટે જ આવ્યા છે. એટલે આપણે એમના મહારાજની મરજીમાં ભરી જવું. અને તે એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. એ નામું માંડી રાખ્યો છે. જે દિવસે સત્સંગ થયો તે દિવસે આપણે સ્વભાવ કેટલો ટળ્યો છે, કેટલો નથી ટળ્યો, વધ્યો છે, ઘટ્યો છે, એ બધું તપાસ કરવાની છે. તો જ સત્સંગ કહેવાય. નહીં તો બાકી તો આવન જાવન બધું ઠીક છે, બધા બીજા ઘણા આવે છે. તો સ્વભાવ ટળ્યો એ સંતો ભક્તો બધાની વાત છે. સ્વભાવ કેટલો ટળ્યો એ જે મહારાજે તો ખૂબ દયા કરી છે. પણ આપણે જે આપણો વારો છે કે સ્વભાવ ટેળ્યો કે ના ટેળ્યો. અને મોટા મોટા વ્યાપાર કરતા હોય, બધું કોઠારી પણ હોય, આ બધું બીજું બધું હોય, પણ સ્વભાવની કોરે એ બધું એ ખાતું બધું ઢીલું હોય. તો એ બધું પ્રવૃત્તિ સ્વામીએ કહ્યું ને કે સત્સંગ કરતાં કરતાં ક્રિયા કરવી. આપણે તો ક્રિયા કરતાં કરતાં પણ સ્વભાવ, ક્રિયા કરતાં કરતાં પણ આપણે ભજન નથી કરતા. જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કંઈક ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરું. ટૂંકમાં આપણા સ્વભાવનું નામું રાખવું. પણ મૂર્ખ વાણીઓ જેમ નામું માણે નહીં તેની પેઠે ન કરે. મૂર્ખ વાણીઓ હોય, વાણીઓ તો મૂર્ખ હોય નહીં, પણ મહારાજે કહ્યું કે સપોઝ આ પૈસાની વાત તો બધા આ નાનું બાળક હોય એને જે અમારે એક આપણા હરિભક્ત બાળક હતો એ ગાંડો હતો. પછી બધા પગે લાગ્યા અને 5 ને 10ની નોટ બધા મૂકતા ગયા ભેટમાં. તો સ્વામી બાપાએ કહ્યું કે 5ની નોટ કાઢી કે આ બીજી 10ની નોટ લે મૂક. ના, એને ખબર પડે, ગાંડો છે તો ખબર પડે 5ની 10ની નોટની. એટલે પણ આપણે સત્સંગ કરીએ છીએ, સ્વભાવ કોઈ સંતો ભક્તો બધાની વાત છે એમાં ધ્યાન આપતા નથી. એવી રીતે જે સત્સંગ કરીને પોતાની જો તપાસ કરતો રહે તો તેના જે જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય, નાશ પામી જાય એટલે આમ ઘૂંચા બોલી જાય. પણ આવી રીતે મહારાજે કહ્યું કે સત્સંગ થયો છે તે દિવસે તપાસ કરતા રહ્યો, નામ માળવું. પછી મહાનુભાવન સ્વામી પૂછ્યું જે રાજસી તામસી અને સાત્વિકી એ જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા? એમાં ઘણા તો જાણતા હોય પણ તો ભગવાન થકી પાકું કરવા માટે પૂછતા હોય કે ભગવાન સિક્કો મારી દે તો સારું. પછી શ્રીજીમાં જ બોલ્યા જે એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે, એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે, ટાળવું હોય તો, નહીં તો લટકતું રહે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય અને તે ઉપર અભાવ આવે જે હું ભગવાનનું ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં, આવો વિચાર કે તમે હવે સત્સંગી થયા, ભક્ત થયા, આશ્રિત થયા ભગવાનના, ખરેખર તો સ્વતંત્ર નથી રહેતા, તો આ બધું મારે રૂઢા ગુણો પ્રાપ્ત કરવા છે, સારા થવું છે, એવું બધું મનમાં રહે તો સુધરે. એ રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાની છે તો ભગવાને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. એટલે આ સત્સંગનો પ્રતાપ એવો છે, ભગવાન સ્વામી મહારાજ સ્વામીનો પ્રતાપ એવો છે, બધું થઈ શકે. અને જેના માટે ભગવાન આવ્યા છે એ સ્વભાવ ટાળવા માટે, દોષથી મુક્ત કરવા માટે આવ્યા છે, તે બધું ટળી શકે એમ છે, ભગવાનના પ્રતાપે થઈ શકે એવું છે. પણ આપણો પુરુષ પ્રયત્ન જોઈએ, ખાલી ભગવાન પ્રતાપ ના ચાલે, એટલે એમાં આપણે પણ પુરુષ પ્રયત્ન કરવો પડે. જે જે ભગવાન જે રીતિ બતાવી છે એ રીત આપણે અજમાવીએ અને સ્વભાવ ટાળીએ તો ટળી શકે એમ છે. ઇતિ વચનામૃતમ, એ રીતે સારંગપુરનું 18મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સાંઈ મારા શતાબ્દી મહોત્સવની અક્ષરધામ મહોત્સવની શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા પછી અનંત જીવોને કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ ઉઘાડો કર્યો. શ્રીજી મહારાજ, આપણે આ હાહા ગડતલ કરીએ છીએ, આ બધું જે કંઈ કરીએ છીએ, અને કાલા વાલા પ્રભુને વાલા આપણે જે કંઈ બધા પ્રયાસો પ્રયત્નો સેવા ભક્તિ બધું કરીએ છીએ એ હાહા ગડતલ નહીં એમ. અને ભગવાન તો એટલા મોટા છે, એટલા મોટા છે, એટલા મોટા છે, કલ્પનામાં ના આવે એ ભગવાનનો જોગ આપણને થયો છે. એથી કોઈ મોટી વાત નથી. મહારાજ સ્વામી બે અનાદિના માયા પરના, અનંતકાળથી માયાના માયા પરના છે, એમનો જોગ આપણને થયો, પૃથ્વી પર આવ્યા,
1: આપણા જેવા જ થયા અને આપણને સુખ આપ્યું. બધા ઘણાને જે ભાવે એમને ભજ્યા, પણ ભજન કર્યું. સ્વામિનારાયણ ભગવાન કે મારા માટે અણુ જેટલું કરો, અણુ જેટલું એન એટમ તો મેરું તુલ્ય માનું છું. અને આપણે તો કેવી ભક્તિ બધું કર્યું છે એટલે એનો સરવારો તો આપણો સરવારો જ પાર ના આવે એવું છે. તો ભગવાનની તો વાત જ ક્યાં છે. એટલે ભગવાન બહુ દયાળુ છે. કોઈ ના જાત વર્ણ અવસ્થા કાંઈ જોતા નથી. જે ભગવાનને ભજે એ ભગવાનના. મહારાજે કહ્યું કે જે મારું ભજન કરે, સંતો હરિભક્તોનું ભજન કરે એ બધાનું પરમ મોક્ષ થાય. એટલે આપણે બહુ મોટી વાત હાથમાં આવી છે. એટલે આપણા દર્શનથી બીજાને કલ્યાણ થાય એવી વાત થઈ ગઈ. તો આપણે તો જ્યાં જઈએ ત્યાં આપણા આપણું શુદ્ધ વર્તન હોય તો તમારા થકી જીવોનો મોક્ષ થાય. કલ્યાણ નહીં, મોક્ષ, આત્યંતિક કલ્યાણ. એવું આ સત્સંગનું પ્રતાપ છે. સત્સંગ બહુ મોટું છે. મહારાજે કહ્યું કે અષ્ટાંગ યોગ કરતાં પણ સત્સંગ વધારે છે. હવે અષ્ટાંગ યોગની ક્રિયા તો ભૂલ ભલા કોઈ સાધી ના શકે. ઘણા ગાંઠા અષ્ટાંગ યોગ સાધના કરી છે, પણ મહારાજે કહ્યું કે આ સત્સંગનો યોગ જેને થયો એ અષ્ટાંગ યોગથી પણ અધિક છે. એટલે પ્રાપ્તિમાં ભલે આપણે અષ્ટાંગ યોગ સાધુ ના હોય, ધારો કે કોઈ દત્તક લે, દત્તક એડોપ્શન, તો એને અબજ પતિ હોય, બધી મિલકત એના નામે થઈ જાય. એટલે આપણે એવું થયું છે, ભગવાનના યોગમાં આવ્યા અને અમને આપણે દત્તક લીધા. દત્તક તો શું એથી વધારે, એને બધું આપી દીધું છે. એના ખૂટે જ નથી. ભગવાન જેટલું આપે એટલું વધતું જાય, ખૂટે એમ નથી. એટલે ભગવાન તો અપરંપાર છે. એટલે આપણે આ લોકમાં આવ્યા છે, આપણે બધાનું કલ્યાણ ઈચ્છું, બધાનું ભલું ઈચ્છું, બધાનું રૂડો થાય એમ ઈચ્છું. બધા આપણે દુશ્મનો પણ, જેવા માલકમ ગવર્નર હતા, એ રાજવી પુરુષ હતા, પણ તો એ મહારાજ પાસે માગ્યું કે મહારાજ મારા શત્રુનું પણ ભલું થાય. અને એ રાજવી પુરુષ, એને તો બધું કેટલા કાવા દાવા હોય, પણ મહારાજ પાસે આવું માગ્યું. તો આપણે પણ કોઈ શત્રુ નથી આ દુનિયામાં, અજાત શત્રુ આપણે. અને બધાનું રૂડું થાય, ભલું થાય, આખી દુનિયાનું. પહેલાં આપણો દેશનું, આપણે અમેરિકા દેશનું, કેનેડા દેશનું, વ્યક્તિ પાડી પડે, કેમ કે આખા બધાનું તો બહુ મોટું થઈ જાય. એક મહાત્મા હતા ભાવનગરમાં, તો બધાને આશીર્વાદ આપે, જાઓ બચ્ચા તમારા બાપ બાપુજી વૈકુંઠમાં હૈ, બીજા આવે તો કે તમારા બાપ દેવલોકમાં હૈ. તો એક બુદ્ધિશાળી હતો, એને કહ્યું કે મારા બાપ ક્યાં છે, તો કે ગૌલોકમાં છે. તો કે બોલાવો ને, મારે વાત કરી છે. ના બોલે, આવે જ નહીં. પછી એને બાપુજી, તો એની પાસે જ બેઠા હતા, એને બૂમ મારી તો બધી પોલ બહાર પડી ગઈ. આ એવું નથી બધી, આ બધું જબરજસ્ત વાત છે, સત્સંગની વાત છે. એટલે આપણે, તમે શુદ્ધ નિયમ પારો, તમે નિશ્ચય હોય, તો તમારા થકી આપણે બધું મહારાજને તો કલ્યાણ કરવું જ છે. પહેલાં ગાયા સુધી, એટલે ડર્ટ ને ફિલ્થ જે પડ્યા હોય એનું કલ્યાણ કરવું છે, તો સોનું ને માં હીરા માણેક એ બધું ક્યાં હોય છે? એટલે એકાંતિક ભક્તો અને આપણે તો ટોપમોસ્ટ રહેવું છે, જેવું તેવું કામ કરવું નથી. આપણે એકાંતિક નથિંગ લેસ એકાંતિક, આવા ભગવાન આવા સંત મળ્યા છે, શું કામ ઓછું કાપવું? એટલે એ વાત ધ્યાનમાં રાખીને આપણી બધી સાધના કરવી, ભગવાન રાજી થાય. ભગવાન રાજી જેટલા રાજી થાય એટલે રાજી થાય એ ભગવાનનું ભગવાન પણ. એટલે આપણે એ બધાનું ફલું ઈચ્છું, બધા આખી દુનિયાનું, અને ગમે હોય દુશ્મન હોય બધું હોય, અને આપણે કોઈ દુશ્મન ભગવાનને ગમે જ નહીં. ભગવાનને ખબર પડે કે આની સાથે ફાવતું નથી, ભગવાનને તમારી સાથે નહીં ફાવે. એટલે આપણે જાણ બધા સત્સંગમાં તો આપણે બધા સાથે ફાવવું જોઈએ, ચરણની રજ લેવી જોઈએ માથે, અને મોટા માનવા જોઈએ, પછી નાની સુની વાત ક્યાં. એટલે આપણે તમારે ઉદાર દિલ થાય, આપણો આવી ભાવના થાય તો ભગવાન પણ કેટલું બધું આનું જેટલું કરે તો મેરું જેટલું માને, અને ભગવાન ક્યારે ભૂલતા નથી એ વાતને. આનું જેટલું કરે ભગવાન ભૂલતા છે. આવા ભગવાન છે, આવા ભગવાનનો રાજીપો થાય, કામ થઈ જાય, મોક્ષ થઈ જાય, અક્ષરધામ અહીંયા જ અક્ષરધામ મનાય એવી બધી પ્રાર્થના છે. એટલે બધા યુવકો બાળકો જે હમણાં બધા નૃત્ય કર્યું બધું કર્યું, બધે આહા ગળસલ પ્રભુ કાલાવાલા પ્રભુને વાલા એ ભગવાનને ગમે, એટલે આપણી ભક્તિ સ્વીકારે છે. આપણે ગમે એવા હોઈએ પણ શુદ્ધ ભાવથી, આપણે ભાવ એમાં કપટ ના જઈએ, શુદ્ધ ભાવથી આપણે ભગવાનને અર્પીએ, એ બધું એમને ગમે છે, બધું સ્વીકારે છે એમ માનતા. એકવાર પ્રમુખ સ્વામી એક સભામાં સ્વામીએ જાહેરાત કરી હતી કે મારે તો બધાને મળવું છે, બધાને એક એકને, પણ સમય નથી અને સગવડ નથી, પણ એક હાર ઉપર કહીને બધાને મળી લીધું કે આ બધાને પહોંચે અને બધાને મળી. એટલે આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવી ભાવના આપણે કરી, એટલે આપણે કોઈ ઓછું લાવતા નહીં, બધાને જ આપણે મળ્યા છે એ જ્ઞાનથી. સમજણ જ કરવાની છે, સમજણ કરીએ નહીં તો દુઃખી થઈએ. આપણને એમ થાય કે મને મળ્યા ના મળ્યા, પધરામી કરી ના કે એવું બધું, બધા દેહના ભાવ પ્રગટ થાય અને બધું દોડાઈ જાય. એટલે આપણે એ સમજણ કરવી, સમજણથી બધા આપણે પાસે છે, બધા કોઈ દૂર નથી. શ્રીજી મહારાજે કહ્યું, મારી આજ્ઞા પાડે એ મારી પાસે જ છે. એમ પતંગ હોય, પતંગ ચડાવીએ, હવે એક માઇલ દૂર જતી રહે પતંગ, પણ દોરી તમારા હાથમાં છે, આમ કે પતંગ આમ કરે. અને મોટો પતંગ પતંગડો હોય અને ત્યાં બાજુમાં હોય અને દોરી કટ, તો ગમે એટલો આંચકો મારો એક દોરો ખસે નહીં પતંગ. તો જો પાસે કે દૂર કોઈ વાત નથી, તો આજ્ઞામાં વચનમાં રહીએ તો દૂર હોય તો પાસે છે, અને આજ્ઞામાં ના રહે તો પાસે છે તો દૂર છે. એટલે સમજણ, અને આ સમજણ અત્યારે કરવાની એવી નથી, મહારાજના વખતથી આવી સમજણ છે. મહારાજના વખતમાં તો જે હરિભક્તો, કેટલા હરિભક્તો સંતોના દર્શન થયાની પાસે આવ્યા નથી, તો પણ સમજણથી એ મારી ભગવાન મારી પાસે જ છે, દૂર જ નથી. એટલે આ વચનને આ એમની આજ્ઞામાં રહીએ. મહારાજે કહ્યું કે મારા વચન એ મારું સ્વરૂપ છે, અને મારા અક્ષરધામ કરતાં પણ અધિક એવું ભગવાને કહ્યું. એટલે આપણે સમજણથી સેવા ભક્તિ બધું ચાલુ રાખજો. દૂર પાસ કે કોઈ વાત નથી, ભગવાન બધું ગમે છે. અને આપણે સેવા ભક્તિ દિલથી હૃદયથી સદા પ્રીતિપૂર્વક પ્રેમભાવથી કરતા રહો. ભગવાન બધું સ્વીકાર, અને એ જ ભગવાનને ગમે છે. દંભી કપટી હોય ભગવાન પર, ભગવાન છીછી કરે જતો રહે. આવું થાય તો જો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. લાભ લાભ લાભમાં જ પડ્યા છીએ. પહેલે તો આવડે તો સદાનંદ સ્વામી મહારાજ જોઈએ. આ દશાબ્દી મહોત્સવ બહુ શાનદાર ઉજવાઈ ગયું, અને શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુને ગમ્યું, એટલે હવે આપણે આખી જિંદગી એમના ગમતામાં રહેવું.
0: શ્રીજી મહારાજે વાત કરી, મુક્તાન સાહેબ પોતાને માથે લીધું, બીજાને માથે નહીં. આપણે બીજાને માથે નાખે છે, બોલવા નથી કરતો, આમ નથી કરતો, આમ નહીં કરતો. પણ મુક્તાન સ્વામી સદગુરુ સત્સંગની માં કહેવાય, અને આટલી બધી મોટી ઉંમરે અને અંત અવસ્થા મહારાજને મહારાજે ઉપદેશ આપ્યો, એમને પોતે ગ્રહણ કર્યું. પછી નક્કી કર્યું કે મહારાજ રાજી થાય એમ જ મારે કરવું છે. એ તો રાજી હતા જ, મહારાજે એમને ગુરુ માન્યા હતા. તો રાજી ના હોય, આપણને કોઈ યોગી આપણે પ્રમુખ સ્વામી મહારાજ કહે કે તમે મારો ગુરુ, આમ ચડી જાય કાંટો. મુક્તા સદા દાસ ભાઈ રહ્યા, સદા દાસ, અને પોતા ઉપર જ લેતા રહ્યા, પોતા ઉપર જ જે બધી વાત હોય. અને અમે નક્કી કર્યું કે મહારાજ મહારાજને ગમીએ એવા આપણે થવું છે, ભગવાનને ગમીએ એવા આપણે થવું છે. એટલે પછી ગુણાતીત મહારાજ સ્વામી અને ગુરુ પરંપરા પ્રમુખ સાહેબ મહારાજ બધાને ગમીએ એવા આપણે થવું છે. અને પછી બીજી બધી વાત નક્કી કરી કે પોતાનું મનનું ધાર્યું મૂકીને ભગવાન કે એમ કરવું છે. મુક્તાન સમય આ નક્કી કર્યું, પછી આપણે નક્કી નહીં કરવાનું. આપણે આમ જેમ તેમ ફરીએ એમાં ના ચાલે. મન ધારુમાં બધી ઘણી બધી વસ્તુ સારી આવે છે, બધી એવું કંઈ નથી. પણ તો મહારાજે કહ્યું કે મન ધારું ના કરું. યોગી આપણે તો અમે શાસ્ત્રીમાં શાસ્ત્રીમાં ધારું જ કર્યું છે. એક ધારા એમની આજ્ઞા પાડી છે, એક ધારા. એક ધારા એટલે 24 કલાક જે જેમને ગમે એ રીતે વર્તા છે. અને સ્વામી કહે કે યોગી આપા, અરે શાસ્ત્રી મારાની આજ્ઞા આવે બોલાવે તો હું જમતો હોઉં તો કોર્યો મૂકી દઉં. આપણે કોર્યો મૂકીને ચાલતા ચાલતા પૂરું થઈ જાય, તરત મૂકી દે. અને લખતો હોઉં તો તરત પેન મૂકી દઉં. શાસ્ત્રીમાંની એ રીતે આજ્ઞા પાડી. અને શાસ્ત્રીમાં મરજી લોપી જ નથી. અને એટલે સ્વામી શાસ્ત્રી મહારાજ સપનામાં દર્શન દે છે અને સુખ આપે છે. એની વાત કરી જે આદર્શ ગુરુ શિષ્ય પછી પ્રમુખ સ્વામી એમને હદ કરી છે. તો આજ્ઞા એવી પાડી છે કોઈ ખામી રખતી નાખે, દેહ કરીને. આ બધા બધા છે પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજ, આજ્ઞા અપાય બધા.
2: કર્યું એટલે બધા એક ધારા એક જ સરખું વર્તન અને આ શાસ્ત્રીમાં જે તો નિષ્ઠા જે પ્રવર્તન આપશો પૂછો એને લીધે આપણે બધા સુખ્યા છે, બધા જ અત્યારે અને ભવિષ્યમાં સુખ્યા થશે. જે અક્ષર પુરુષ મહારાજની મૂર્તિ મધ્યખંડમાં પધરાવી દીધી એ કોઈની તાકાત નથી. અને તે વખતે કે આજે તો બધે આપણે આપણું નામ આગળ આવે, આપણે નિષ્ઠા રાખીએ તો આપણું નામ આગળ આવ્યું, અને તે વખતે તો બહુ કઠણ કાળ હતો. પણ શાસ્ત્રી મહારાજે મારી ફોડીને બધું વિઘ્ન દૂર કરીને અને મહારાજને મધ્યખંડમાં લાવી દીધા અને એમના ભક્ત સહિત મધ્યખંડમાં ભોજાસનમાં સૌ પ્રથમ આપણે મધ્યખંડમાં મહારાજની જોટે મૂર્તિ પધરાવી પછી ત્યાર પછી તો આપણે મોક્ષનું દ્વાર ખુલ્લો થયું, ખરેખર ખુલ્લો થઈ ગયો. અને સહજ સહજ આ જે આ બાળકો છે બધા બધા અક્ષરધામમાં જવાની વાત કરે, મારી વાત કરતા જ નથી. એટલે એવું છે, એવું શાસ્ત્રીમાંને કરોડ કરોડ વંદન કહી કરે ઓછું છે એમને બધું કહે. કે પછી યોગી આપણે જોયું કે મંદિર ચલાવવા માટે જોશે ને તો સંતો બનાયા, એવી ઠેલ મારી તો ચાલે છે ગાળું. અને પ્રમુખ સ્વામી જબરદસ્ત પુષ્ટિ કરી, એ કામ સાધુ હતા એના સીધા હજાર કહી દીધા. અને બધું કાર્ય છે અત્યારે તો આ સાધુ તો પડાપડી થાય. આપણું કોઈ કોઈ આપણે ખ્યાલ ના કોણ છે અને તો સાધુ થાય. અને યોગી આપે તો જે એકાઉન્ટ માટે દસ પરિશ્રમ કર્યો તે સખત. અને પહેલું લિસ્ટ બદલાઈ ગયું, એમાં 30 ખરી ગયા 50માંથી. બીજું લિસ્ટ બનાવ્યું એમાં 10-15 ખરી ગયા. ત્રીજું લિસ્ટ બનાવ્યું અને પછી બે મોટેરા વડીલ એમને બનાવવા પડ્યા, 49 થયા હતા. અને પછી એને એકાઉન્ટ પૂરું કર્યું. પણ યોગી આપણને સંકલ્પ હતો એટલે એ સાધુની લાઈન પણ ચાલુ છે. અત્યારે તો ખબર જ નહોતો પણ ક્યાંથી આવીને ટપકી પડે. અને અને ખરેખર એવા નહીં, ભણેલા ગણેલા બુદ્ધિશાળી બધું વિચારીને સાધુ થવા. એટલે હવે આપણે આ જે વાત છે, એક તો મહારાજની આજ્ઞા મારે ખૂબ આગ્રહ રાખે છે. મારી આજ્ઞા પાડી મહારાજ કહે કે અમે અમારો જે નિયમ છે નિયમમાં રહે એ સાહુકાર, નિયમમાં ન રહે ના રહે એ ચોર. શ્રીજી મહારાજે જ વાત કરી. એટલે આપણે નિયમમાં કડી ધાર જે નાના નાના જે અમે જમવા માટે ચોકલેટ આપે તો અમુકના નિયમ છે ના લે એ આપણે કહીએ. એટલે આપણે તો એ આજ્ઞા પારે એ પુષ્ટિ કરીએ કે આ ભલે નિયમ રાખે. કેમકે એક નિયમ હોય ને તો બીજા બધા નિયમ આવે, એક નિયમનો લોપ થાય તો બીજા બધાનો લોપ થાય. આવે છે સિસ્ટમ જ એવી છે, આપણી માણસ વૃત્તિ એવી છે, મનો આપણે વિષય બાજુ તણાઈ જાય ખાસ. એટલે જરાક પુષ્ટિ મળે એકદમ ઢગલા બંધ ઉતરી પડીએ. અને નિયમ નિયમ પાલનમાં આપણે નથી રહેતી, વૃત્તિ નથી રહેતી. ભલે ઉપરથી પાડીએ પણ વિષયનું જોગ થાય. એટલે એટલે સ્વામીએ કહ્યું કે વિષયનો જોગ થયા મોર બકરાની પેઠે બીવું, અને જોગ થઈ જાય તો સિંહ થવું. આપણે ઊંધું છે, પહેલાં સિંહ થઈએ પછી બકરું, મારાથી નહીં પડાવે. બકરાની પેઠે બીવું એટલે શ્રીમાં જ પણ ઘણી વખત કહ્યું છે, પુરુષોત્તમ ભૂલ્યા પીતે એમાં ઘણા બધા બીજી રીતે મહારાજે વાત કરી છે. એટલે ટૂંકમાં નિયમ પાડવાના આપણે, સહેજાનંદી નિયમ છે. આ લોકના બધા આ લોકના તમને નિયમ આપે, ઉદયમાંથી લટકવાનું, પાણીમાં ચાલવાનું, એવા કોઈ નિયમ આપ્યા નથી. સીધા સાદા નિયમ આપ્યા. અને અમારે રાજીપો છે, રાજીપો ના હોય તો આપણે ઠીક છે, બરાબર છે. રાજીપો તમે એક નિયમ પાડો, મહારાજે કહ્યું કે અણુ જેટલું અમારા માટે કરે તે અમે મેરું તુલ્ય માનીએ છીએ. તો આપણે નિયમ પાડીએ મહારાજના, અણુ તુલ્ય કરીએ, કેટલા બધા રાજી થાય. એક બાજુ જો હિમાલય હોય અને બીજી બાજુ તમારા નિયમ એ પાડીએ તો હિમાલય જેટલા રાજી થાય. એક નિયમ, નિયમમાં શું વાંધો છે? હજુ કેટલું બધું કરવું પડે છે. હવે ગુજરાતમાં કળસુપા ત્યાં આશ્રમ છે, અને ત્યાં અમે ઓલા યુવકો, બે ત્રણ યુવકો એટલે ઉપવાસ કરે ત્યાં, ના કરવા દે એ લોકો, ઉપવાસ એ નહીં કરવાનું એ બધું. એટલે પછી 15 દિવસ પછી વરસાદ પડ્યો, એટલો વરસાદ પડ્યો, ઓલા શાળા ડૂબી ગઈ, બોર્ડિંગ હાઉસ ડૂબી ગયા. પછી બધાને ઉપર આવવું પડ્યું. 3 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. પાણી પણ દોડું હોય પીવાય નહીં, તો ભૂખ્યા 3 દિવસ. એટલે આ કહે ને, કર્મવશ થઈને કરે પણ ભગવાનની આજ્ઞાથી ના કરે એવું છે. એટલે આપણે તો બધા નિયમ અને નિશ્ચય તો છે જ, આપણે બધાને નિશ્ચય, અને નિશ્ચય લીધે પ્રતીતિ આવી છે એટલે એટલા બધું કરી શકીએ છીએ, નહીં તો આ કાંઈ ના થાય. હવે આપણે જે આ જે સંપેરું પરિવાર કીર્તન આપણે બોલ્યા, સંપ સંપ બહુ મોટી વાત છે. સંપ રહે ને આખી દુનિયામાં, જે કંઈ સારું થયું છે ને એ સંપથી થયું છે. કુસંપથી બધું ભાંગી પડ્યું છે. ભલ ભલા મોટી મોટી કંપનીઓ હોય, આ હોય, અને કુસંપ અંદર પેસે બધું પાયમાલ થાય એવું બધું થઈ જાય. અને સંપ હોય, નાની બધી મોટી વાત હોય, ગમે હોય, બધા આ જગત આખું સંપથી આગળ આવ્યું છે. નહીં તો સંપ ના હોય ને તો કુસમ જરાક વૃત્તિ બગડે, એક દાનત બગડે, 4 પાર્ટનર હોય અને પેલા ઉત્સાહમાં બધું સંપીને બધું કરે, પણ પછી પૈસાનું જોર થાય ને એટલે દાનત બગડે. બધા જેનો વધારે શેર હોય એને લાગે કે આ બધા મારા અમથા ખાય છે, બેટાટા મારો મોટો ભાગ છે, અને એમ કંઈ કુસમ પેસે અને તો બધું બગડે. અને બધું ઘણા આપણે જોયા છે. આ હિન્દુસ્તાન આખું આપણું બીજા બધા પેસી ગયા. 1000 વર્ષ મુગલો રાજ કર્યું અને બ્રિટિશો રાજ કર્યું, એનું કારણ કુસમ. એમ તો ના થાય. એટલે આપણે આ સ્તંભ આ સ્તંભ

एक हरिभक्त उपास है स्वामी के, हाँ स्वामी तब बराबर कहो छो अमेर के जरूर से आ कोई संप राखत नहीं सूरत भाव राखत नहीं सही बेसाड़ी तो पहला तो नहीं हो पे भी स्वामी के अर्धो रोटलो मिले हा बापा तो अर्धा में अर्धु आप संप अर्धा ने पूरु करूँ ए कुसम મારે અડધો રોટલો મળતો હોય અને પૂરું કરવું એટલે બીજા પાસે માગવું પડે ને તો એ ખોટું. અડધામાંથી અડધું આપવું, તમારે તંગી હોય બધું હોય એમાંથી પણ અડધું આપવું એ સમ. અને એવી રીતે આપણે તરફ કેવા વિચારો કરવા કે સંપ વધે, કેવા વિચારો કરવા કે આપણે સમ વધે અને બીજા બધા સમ સુરત ભાવ એકતા વધે એ વિચારો કરવા પડે. અને મારે કઈ રીતે બોલવું, બોલવામાં જરાક ફેર પડી જાય ને કેટલું બગડે. સ્કૂલમાં હતા, સ્કૂલમાં એટલે એનો દીકરો સારું લાવતો હતો, ખૂબ સારા માર્ક લાવતા હતા, પણ એના મા બાપે અરુચિ બતાવી કે યુ આર નોટ ફિટ ટુ લર્ન, તમે તો છોડી દે અભ્યાસ. એને એવું લાગી ગયું, એવું લાગી ગયું ને સૂનમૂન થઈ ગયો, બોલે જ નહીં કાંઈ નહીં કાંઈ બધું. પછી ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે કહ્યું કે તમે એને વળ્યા છો, કંઈ કહ્યું છે? ના ના, એવું તો કંઈ કર્યું નથી. પછી એના બાપે કહ્યું કે મેં એકવાર એને ટોક્યા હતા કે શું આ બધું સારો ગ્રેડ લાવતો હતો, પણ એનાથી મારે ઉપર લાવવા પડે, પણ બોલવામાં ફેર પડી ગયો. બીજી રીતે બોલ્યા હોય કે ઓ તમે બહુ સારું છે, હવે આગળ વધે તો કાંઈ ના થાય. અને ઉતારી પાડ્યા, એ રીતે બોલ્યા. એટલું બગડ્યું કામ. પછી મોટી કહાની છે, પણ એને સુધારતા સુધારતા સાયકોલોજીસ્ટને 3 મહિના થયા બધા. અને $40,000 ખર્ચ કરવા પડ્યા પપ્પાને. હવે એને એક જરાક સારી રીતે બોલ્યા હતો એટલે આપણે સત્સંગમાં બધું આવી રીતે ના થાય. વાણી વિવેક એનું આખું પ્રકરણ છે, પુરુષમ બોલ્યા પીતે વાણી આખું બધું અંદર કેવી રીતે બોલું શું કરું. મહારાજે તો કહ્યું કે હરિભક્તોને ક્યારે ડારો ના દેવો, નો ફાયરિંગ. કોઈ પણ હરિભક્ત ગમે હોય રીત બદલવી, એને એ રીતે બોલવું કે એને પુષ્ટિ મળે ભલે ભૂલ હોય. ને શ્રીજી મહારાજે કહ્યું કે ના કહેવું એવું નથી, બોલવું પડે. પણ મહારાજે કહ્યું કે વિવેકથી નમ્રતાથી પોતાના માનીને અને એના જીવનું રૂડું થાય આ 4 કલમ હોય તો બોલવું, નહીં તો ના બોલવું, નહીં તો બગડે, વધારે બગડે. જો નમ્રતાથી એટલે બધું આવી ગયું, તમારા સાઈડથી સેફ, નમ્રતાથી વિવેકથી અને પછી પોતાના માનીને. ઉંદરને બિલાડી હોય, ઉંદર એક ઘા કરે ને અરે બિલાડી એક ઘા કરે, ઉંદરનો 2 કટકા થઈ જાય. અને એ જ બોડેથી અમે તમે જોયું છે 2 બચ્ચા સામતો લઈને 5 ફૂટનો કૂદકો મારો બિલાડી, એક દાંત જરાક વાગ્યો નથી. અને ઉંદરને એક ઘાર 2 કટકા. તો એ જો આપણે બોલવાની રીત છે બોલાને કે કઈ, એટલે એના જીવનું રૂડું થાય અને પોતાના માનીને, આ 2 મુખ્ય છે. એવી રીતે કહે, જો પોતાના બાળકને તમે

બુદ્ધિ તો બોલાવે, અને બાજુનો બાળક ને હોય ઈતર એને કઈ રીતે બોલાવો, એવી રીતે બધું થાય છે. એટલે પોતાના માનીને કરીએ તો આપણા બધા હરિભક્તોને પોતાના માનીને કરો. પારગાની અસ્તમ પેલું પરિવારનો અર્થ એ જ થાય છે, પોતાના માનીને પારકા માની એના જીવનું રૂડું થાય. આ બે કલમ આવે સંપીનો પરિવાર, એટલે આવી રીતે આપણે તમે કરો છો એવું નથી, ઘણા બધા કરે છે બધું વ્યવસ્થિત. અને બધી સહન કરવાની વાત આવી છે, સહન જબરો ગુણ છે યોગી આપણે કહ્યું, સહન કર એમાં જીવનું ક્ષમા, સહન કરો અને ક્ષમા કરીએ, ફોરગીવ એન્ડ ફોરગેટ. આ વૃત્તિ વર્લ્ડમાં છે, આ સાયકોલોજીસ્ટ બધા એ હવે ફોરગીવ એન્ડ ફોરગેટ એના ઉપર આવ્યા છે. તો આપણે તો હરિભક્ત છીએ, આપણે તો કેટલું બધું કરવું પડે તેમાં. અને સાધુને સાધુ તો ખાસ અમારે અરસપરસ જો પ્રેમ હોય ને સાધુ અને હરિભક્તોનું તો કામ થાય, તો આખું કેમેરા રંગવું છે રંગાઈ જાય. પણ મારા ફેર પણ જરાક પણ તમારા માટે અમને અરુચિ થઈ, જરાક બધું બગડે પછી બગડતું બગડતું બગડતું થઈ જાય. એટલે આવી રીતે ધ્યાનમાં રાખવાનું, અને આપણે સત્સંગ ખૂબ વધશે. શાસ્ત્રીમાનો શાસ્ત્રીમાં કહ્યું છે મારું કાર્ય ચાલુ રહેશે. એટલે તો તમે માનો કે ના માનો, કરો કે ના કરો, સત્સંગ તો વધવાનો જ છે, આપણે રહી જઈશું. સાધુ હો કે હરિભક્ત હો ગમે તો રહી જઈશું. એટલે મારાનું મત છે એમાં ભરી જવું. મુક્તાન સ્વામી જેવા કહું કે મારાને ગમી એવા થવું છે, મનગમતું મૂકીને ભગવાનનું ધાર્યું કર્યું છે, એમના વડીલ સત્સંગની માં કહેવાય એમને નક્કી કર્યું છે. એટલે આપણે બધા નક્કી કરવું આવી રીતે, અને સત્સંગ કરો ને આનંદ આનંદ કરો સહેજાનંદ સ્વામી.

0: प्रमुख स्वामी महाराज ने जय, प्रमुख साईं महाराज शताब्दी महोत्सव अक्षरधाम महोत्सव में जय। કર્ણવા શંકર આપણે જોયું, આપણે તો સંવાદ કર્યો, પણ ખરેખર ઓરિજિનલ કર્ણવા શંકર તો ખાટી ગયા, કેમ કે એમને પ્રત્યક્ષ સ્વામીને જોયા અને આ લીલા બધી જોઈ અને બધું આ નિહાળ્યું. આજે દુનિયામાં કોઈને શાંતિ નથી. અબજો રૂપિયા છે, કરોડો, મલ્ટી મિલિયન, પણ શાંતિ નથી, કોઈને શાંતિ નથી. ગેરંટી આપો, શાંતિ એ ભગવાનનું કાર્ય, ભગવાનના ચરણમાં છે. તો કરુણા શંકર એમને શાંતિ થઈ. જે ગુણાતીતાન સ્વામી માટે જે એમને હતું એવું જ એમને દેખાયું અને પરમ શાંતિ થઈ ગઈ. તો આ મુદ્દો આ છે. બધું મળે તમને, શાંતિ ના મળે ગેરંટી સાથે. એટલે એ સત્સંગમાં જ છે. સત્સંગમાં જેને સંપૂર્ણ સત્સંગ છે એની તો વાત જ જુદી, પણ જે આ સત્સંગમાં આવે પણ તો એને શરૂઆત થઈ જાય શાંતિની, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બધું ઘણું બધું થાય. ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે જો આપણે હરિભક્તો સંતો અને પાર્ષદો બધા હતા, સ્વામીએ કહ્યું આમને આમ સંપીને રહેશું તો તમને કોઈ કામ ક્રોધ લોભ કોઈ નડી શકે નહીં, અને જો આ સંપીને નહીં રહો, કુસંગની વાત તો નથી જ, સંપી સંપ કુસંગની વચ્ચે માર્ગ, કે સંપીને નહીં રહો તો કામ ક્રોધ લોભ તમે ચાવી જશે એવી વાત કરી. તો આપણે દેખાય છે, આપણે સંપ નું વાતાવરણ દેખાય છે, સાત વાતાવરણ સંપનું છે, એટલે કેવું દીવ વાતાવરણ છે, અને આપણે એ બીયાથી ગૂંથાયેલા છે અને બધા દોષો દૂર થયા, નહીં તો આ તો માજા મૂકે અને ત્રાય ત્રાય કરી નાખે. પણ સંપને લીધે આપણે બધા એવા ગૂંથાયેલા છે, એવી ભેદપ્રીત ઊભી થઈ છે કે જેને કરીને બધામાં દેખાય છે આપણને. એટલે હવે સ્વામીનું વાક્ય છે, એટલે આવી રીતે આપણે સંપીને રહીએ એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ટરોરોમાં આફ્રિકા, ટરોરો યુગાન્ડા, સ્વામી યોગીઆપાએ ઈશ્વરચંદ સ્વામી અને મને કહ્યું કે તમે આપણે દેશમાં જઈશું અને ત્યાં તરત જ દીક્ષા આપીશું. ઈશ્વર સ્વામી તો ગ્રસ્ત હતા અને હું તો પાર્ષદ હતો, પણ પાર્ષદ મને 4 વર્ષ રાખ્યા પાર્ષદમાં, અને જનોઈ આપેલી નહીં કાંઈ નહીં, અને છતાંય નિયમ બધા દ્રઢ, સ્ત્રી ધનના ત્યાગનો નિયમ આપેલો. બીજા પાર્ષદ ને બધી છૂટ હોય, પછી પાછળથી છૂટ ન આપી, પણ પહેલાં તો બધી છૂટ આપતા. પણ તોય મને તો સ્ત્રીધનનો ત્યાગ એ છૂટ આપેલી નહીં, નિયમ કડક બધા પાડવાનો. પછી અમે બંનેને કહું કે આપણે દેશમાં જઈશું અને તરત જ દીક્ષા આપીશું. પછી અમે યોગી બાપા મહુવા હતા, મહુવાથી આપણે જવાનું હતું. તો ઘોડાગાડીમાં તો ચાર જણ આવે, બીજો પાંચમો આવે નહીં. પણ મોટા સ્વામી હતા, એમને કહ્યું કે ચાર જણ પાંચમો તમે ના આવે, તમે પાછળ દોડીને આવ, ચાલીને આવજો. પછી યોગી આપણે તો દયા આવી, સ્વામી કે બેસી જાઓ અમારી, અને ચાર જણની વચ્ચે બેઠો. પણ મોટા સ્વામી કે આ પોલીસ દંડ કરવો પડશે, કરશે. પણ સ્વામી કહ્યું કે ભલે દંડ કરે, આ એકલો ક્યાંથી આવશે પાછળ પાછળ. અને પછી ખરેખર પોલીસે રોક્યા અને દંડ કર્યો, ખાલી વાત નહીં. પણ સ્વામી તો રાજી થયા, કેમ કે ભલે દંડ આપવો પડે પણ આપણે જેવા સુરત ભાવના લક્ષણ કહેવાય એ બેસાડી દીધા. અને બીજો પ્રસંગ, અમે યુવક હતા, યુવક તરીકે માલણ નદી, મહુવામાં માલણ નદી છે, ત્યાં આપણે બધા યુવકો ભેગા થયા અને લાઈન સેમી સર્કલમાં ગોઠવાયેલા બધા યુવકો. અને યોગી બાપાએ બધાને કહ્યું કે સાધુ થવું, સાધુતા કેરવી અને સ્વભાવ મૂકવા. આ બધાને એક એક વખત બધાને વારા ફરતી ગોખાઈ અને પાકું કર્યું કે આપણે સાધુ થવું, સાધુતા હલાવી અને સ્વભાવ મૂકવા. એ વાત માલ નદીનો ત્યાં સ્વામી સંદાસ જઈને આવેલા, અને અમે ત્યાં પછી આ ધૂળની ઢેરી કરેલી આસન જેવું બનાવેલું, સ્વામી એના પર બેઠા અને હાથ ધોતા જાય અને ધૂળનું બધું. પણ સ્વામીએ બધું મરમારું હસ્યા અને કહ્યું એવી રીતે. પછી આ વાત શરૂ કરી. પછી અમે ત્રણ ચાર જગ્યાએ યોગી આપણે કહેલું. એક તો કલોલ, કલોલ સ્ટેશન હતું, ત્યાં પાટા વચ્ચે, બે પાટા એટલે બે પાટાની વચ્ચે બેઠા. અને યોગી આપણે ઓલી આપણે જેમ પથ્થરો ઉછાળીએ ને એ રીતે ઉછાળે ને પકડે. અને તે વખતે એકાવન સ્વામી એકાવન લખ્યું અને સર્કલ બનાવીને ચાર એકાવન, અને ત્યાં દ્રઢતા કરાવી, ત્યાં બધી વાત કરી, સ્વામી એકાવન સાધુ બનાવવાની વાત કરી. અને બીજી અમે જાડેશ્વર હતા, જાડેશ્વરમાં એટલે ભરૂચ, ભરૂચની પાસે જાડેશ્વર આવી, ત્યાં નટવરલાલ શુકલને ત્યાં અમે ઉતર્યા હતા. અને સ્વામીએ કહ્યું તમે બધા નદીએ જાઓ, હું આવીશ નદીએ, નર્મદા નદી. પણ એવું ગમ્મત થયેલી કે પ્રમુખ મોટા સ્વામી, મોટા સ્વામી પણ નીકળેલા.
1: અને અમે તો ઓળીને બેઠા હતા, તાપ બહુ હતું. એટલે સ્વામી કે મોટા થાય કે અહીં તો ડોસીઓ બેઠી છે આપણે ચાલો. અને યોગીઓ પાયા પછી ધામધૂમથી, પછી મારી વચ્ચે બેઠા, બધી વાતો કરી, જ્ઞાનની સાદુ થવાની વાતો કરી. અને ત્યાં એકાઉન્ટ લખેલું રેતીમાં, અને સર્કલ બનાવેલું. અને ત્રીજી વખત કરખડી નાની લાઈન છે, જંબુસર, વડોદરાથી જંબુસર થવાની લાઈન. ત્યાં સ્વામી બધાને કહે કે આને રેખા છે, બધી રેખા આ સાધુ બનશે, સાધુ બધી ગમે એમ કંઈક કંઈક નિશાની કાઢે અને આ સાધુ થવાનું છે, આ સાધુ થવાનું, સાધુ થવાનું. બધી વાત કરી, ગમે અહીંયા તલ હોય તો આ સાધુ થવાનું, અહીંયા મસો હોય સાધુ થવાનું. એ બધાને સ્વામી બધા સાધુ થવાની વાત કરી. પછી સ્વામી લઘુ કરવા ગયા હતા તો પાઠો દૂર દૂર બધા, ઘણા દૂર. હવે લઘુ કરવામાં અને કોઈ માણસ કોઈ વ્યક્તિ હતું જ નહીં. હવે પણ દૂર ગયા, પાછા આવ્યા, પછી સ્વામીએ બધી વાત કરી. અને એ સ્વામી એકાઉન્ટ કરવા છે એ તો બહુ દ્રઢતા હતી. અને એકાઉન્ટ ડેટ આપેલી કે કળશ જયંતિ, આપણે ગઢડાની કળશ જયંતિ હશે તે વખતે બધાને દીક્ષા આપી છે. અને એ પાકું કરે અને બધા ભેગા થતા, પહેલાં તો પાર્ષદો બનાવે, પાર્ષદ કરતા, અને પછી સામટા એકાઉન્ટ થઈ ગયા. ત્રણ વખત તો લિસ્ટ બનાવ્યું, ત્રણ વખત લિસ્ટ બનાવી. પહેલું લિસ્ટ બનાવ્યો એમાં બધા 20 જણ કોમન હતા, અને પછી 30 જણ તો નવા ઉમેરાયા. પછી બીજો લિસ્ટ બનાવ્યો, એમાં 30 જણ બીજા ઉમેરાયા. એવી ત્રણ વખત લિસ્ટ બનાવ્યું ત્યારે પત્તો પડ્યો. અને આટલું બધું સ્વામી ખૂબ મહેનત કરી, સવારના પહોરે ઉઠીને બધા પોતે જાતે જાય, યોગી આપા જાતે જાય અને બધાને જગાડે અને ગોષ્ઠી કરવા. એકવાર તો આ બોચાસનમાં દાદરો ચડીને, લાકડા દાદરો એ ચડીને ઉપર આવ્યા, અને ગોરિયાદમાં પણ એવી રીતે ગુરિયા જંબુસર પાસે આવ્યું, ત્યાં પણ બાપાએ બધા જગાડીને બધા ભેગા કરે અને વાતો કરે. અને ઝોલા આવે, અહીં ઝોલા આવે તો એને ખેંચે, તો બીજો ઝોલા આવે તો એને ખેંચે. અહીં માંડ માંડ સ્વામી કેટલી કેટલી વાતો કરી છે. અને આ બધા ભેગા કરી સાધુ બનાવ્યા. પણ સ્વામીનો મતક એ કળશ જયંતિ વખતે, ગઢડાની કળશ જયંતિ વખતે આપણે એકાઉન્ટ સાધુ બનાવાય, એ ડંકો વાગી ગયો, એકાઉન્ટ સાધુ બનાવી દીધા. પત્રો તો કેટલાય લખ્યા કે જેને રજા ના મળે, લગભગ ઈશ્વર સ્વામી, હું અને ત્યાગ સ્વામી એ ત્રણને જરૂર નહીં, એમને તો રજા હતી. પણ બીજા બધાને પત્રો લખે, બળમાં રાખે, સ્વામી કે રજા મળશે, આપ તમે ધીરજ રાખજો, રજા મળશે, રજા મળશે. એવી રીતે બધી ગોઠવણ કરેલી અને બધી રજા મળેલી બધી. શ્રદ્ધાન સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે સર કરતા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય પણ આપણાથી જગાય નહીં. માટે સર કરતા તો ભગવાન છે. આ વાત સ્વામી કરી ઊંઘમાં જવાય નહીં તે આપણે ખોટી કરી નાખી છે. આપણે ગમે તારે ઊંઘમાં જવું હોય તો જવાય 24 કલાક ગમે તારે, પણ આ સરસ સામાન્યપણે યોગી મારે ગુણાતીતાન સ્વામી વાત કરી કે આ સરસ સામાન્યપણે એટલે ટૂંકમાં ભગવાન કરતા છે. ભગવાન કરતા છે એટલે ઊંઘને જાગવાનું ને બધું એમના હાથમાં છે. એ કરે એમ થાય. જો સર્વ કરતા ભગવાન છે. હવે આપણે કોરોનાની વાત કરીએ.

મારા એક સર્વકર્તા ભગવાન છે, એટલે ગમે એમ કરીને હોય પણ ભગવાન જ અંતે ભગવાન જ કરતા છે. તો આ કોરોનાની વાત કરી, ગઢપુરમાં શ્રી હરિ કે દેશ અને કાળરૂપી ભગવાનની શક્તિ મહાબળવાન છે. દેશ અને કાળરૂપી ભગવાનની શક્તિ મહાબળવાન છે, એ એમની શક્તિ છે. તે ધારે તેમ થાય છે. ભગવાનને દેશકાળ સ્પર્શતા નથી અને ભગવાનને તો દેશકાળ સ્પર્શતા જ નથી. એ બધું એમાં ઓતપ્રોત રહે સર્વ કરતા અને ચારે બાજુથી, પણ મહારાજને દેશકાળ સ્પર્શતા જ નથી, એટલે એ એક નિર્લેપ રહે છે. તો બધું જો સ્પર્શતા હોય એમને તો બધી વાત બગડી જાય, પણ એમને સ્પર્શતા જ નથી. ભગવાને દેશકાળ સ્પર્શતા તે સમર્થ છે, તેથી દેશકાળનું સામર્થ્ય ઘટે તેટલું ચાલવા દે. દેશકાળનું ભગવાનને જેટલું ચાલવા દેવું હોય એટલું ચાલે. આ કોરોના 19ની જે વાત ચાલે છે એ ભગવાનને તો અડતા રહે, પણ ભગવાન શું કરે છે, છતાં પણ મનુષ્ય આકૃતિ કૃપા કરીને ધરે છે. આપણે છતાંય આટલા મોટા ભગવાન છે, પરના પર છે, પણ તો કેવળ કૃપાએ કરીને મનુષ્યથી કૃપાએ કરીને ધરે છે. ત્યારે કાળની મરજી જોઈને ચાલે છે. જો ભગવાનને પણ કાળની મરજી જોઈને ચાલે છે, એટલે ભગવાન આટલા સમર્થ છે, બધું કરી શકે છે, પણ તો એ કાળની મરજી પ્રમાણે ચાલે છે. ભગવાન પણ કાળની મરજીને લોપતા નથી. ભગવાન પણ જો આ કોરોના આ બધી આખા વિશ્વમાં ડંકો મારી દીધો છે અને બધા ઝપટમાં લીધા છે, કોઈને બાકી રાખ્યા નથી, પણ તો અંતે તો મહારાજ ચાલવા દે એટલું ચાલે છે. તો હવે આપણે તો પ્રાર્થના કરીએ કે ભગવાન આ જલ્દીથી જલ્દી આ બધું સમેટી લે અને તમારી બધી મરજી બહુ પૂરી થઈ ગઈ છે, વધારે ચલાવતા નહીં, એ આપણે પ્રાર્થના કરી શકીએ. બધા નહોતી દીઠી નથી સાંભળી, ક્યારે આવું તો વખત આવ્યો જ નથી. કેટલા વખતથી એ બધા કોઈને બાકી રાખ્યા નથી, બધા ઝપટ બની જાય છે.

સ્વામિનારાયણ હરિ સ્વામે વાત કરીએ, સર્વ કરતા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોરાઈ લૂંટી જાય પણ આપણાથી જગાય નહીં. માટે સર્વ કરતા તો ભગવાન છે. ચાહે ગમ કરો, મને ઊંચા નીચા થાવ, આગા પાછા થાવ, પણ ભગવાન સર્વ કરતા છે. એમના હાથમાં બધી કુચી છે. એટલે દેશકાળનું બધું ચાલવા દે એટલું ચાલે છે, બધું એમના હાથમાં. પાંતે તો શ્રીજી મહારાજના હાથમાં જ છે આ બધું. દેશકાળ હોય આ હોય, પણ એમનું ચાલવા દે એટલું ચાલે. એટલે અત્યારે તો કાળનું પ્રધાનપણું છે. જો આપણે બંગાળમાં બધું સાયક્લોન આવ્યું, કેટલું નુકસાન કર્યું, અને એટલે કાળનું પ્રધાનપણું બરાબર ચાલે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. વિષયરૂપી ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે તેનું બહુ બળે છે. આપણે વિષયના પ્લેટફોર્મ ઉપર જ ઊભા છે, ગમે ત્યાં જઈએ તો એ વિષય જોઈએ જ. વિષય વિના કંઈ થાય, ભગવાનનું ભજન હોય તો એ વિષય વિના ચાલે નહીં. વિષયરૂપ ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે તેનું બહુ બળ છે. અનાદિકાળથી વિષયને જીવ એક થયેલા છે, અને એ કેમ નીકળે? આ વિશ્વમાં કોઈ 12 વર્ષ રહે કોઈ ઘરમાં તો એ કબજો કરી લે છે, એનો ઘર થઈ જાય. એટલે આવી રીતે અનંતકાળથી વિષયની ભયબંધી છે, એટલે એમાંથી કેમ છૂટો પડે? તાત્કાલિક છૂટો ના પડે, એ તો બહુ બળ જણાય. એ તો મહાસમર્થ સ્વામી હોય, મળ્યા હોય તો છૂટે, બાકી છૂટે જ નહીં. વિષયરૂપી ફાંસલો ગરમ રાખે છૂટે જ નહીં. તે નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી એનું બળ ના જણાય. નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી બળ ના જણાય. જો આ ગંગા અને બધા ચાલે છે, નદીઓ વહ્યા કરે છે, પણ જો એને રોકે, પણ તેને બંધ કરે ત્યારે ખબર પડે. આપણે આડું જોવા બધા ઘરો રડી દીધા સાયક્લોનમાં, કેટલા 3 લાખ ઘરો રડી દીધા, પણ એ કોઈ રોકી શકે નહીં. ગમે હોય, વળ્યો હોય, દેવલોક પાછી આવે, રોકી જ ના શકે એટલું બધું બળે છે. પણ એ પાણીનો પ્રવાહ આડો આવે ત્યારે ખબર પડે, તેને બંધ કરે ત્યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌરીને પરાશરાધિક દિશુના જીતનારા ભારે ભારે તેને પણ પરાભવ પાડે છે. આ દિશુના જીતનારા ખરેખર કેટલા સમર્થ હતા બધા, આપણે તો વાંચી જઈએ એટલે ખબર ના પડે, પણ એક એકની સામર્થ્ય, એક એકનું જીવનચરિત્ર જોઈએ તો કેટલું બધું બળ હતું એમનામાં. પણ તોય તેને પણ પરાભવ પમાડ્યા છે, તે પણ લબ્ધાયા છે. તો વિષય અને જીવ અનાદિકાળથી એની ભયબંધી છે, એટલે એમાંથી છૂટવા માટે સ્વામી કહે છે. તે વાસના જે લિંક દે તે તો આત્યંતિક પલ્લેમાં પણ ન ભર્યું. આત્યંતિક પલ્લેમાં એટલે ચોથો પલ્લે, એમાં બધું નાશ થઈ જાય, કાંઈ રહે નહીં, બધું બ્રહ્માંડો નાશ થઈ જાય, પણ તો વાસના ભરી નહીં. વાસના કેટલું જોર છે,
એ તરીને ઉપર જ આવે. વાસના પાણીમાં ગમે એટલું ડૂબાડી રાખ્યું હોય પણ ફટાક દઈને ઉપર આવી જાય. એવી રીતે વાસનાનું પણ છે. બધા નિમિત્ત પડલે અત્યાધિક પડલે એ બધામાંથી પણ ઉપર આવી જાય તરીને. તે વાસના જે લિંગ દે તે તો અત્યંતિક પ્રલય પણ ન ભર્યું, તે આ જ જ્ઞાને કહીને બળે છે. જો આટલામાં જ આજે પણ જ્ઞાન કોના થકી? બ્રહ્મ અને પરબ્રહ્મ એના જ્ઞાન. બીજા જ્ઞાને કંઈ કાંઈ ન થાય, કાંઈ ન વરે. સહજમાં સહજમાં સ્વામી કહે તે વાસના જે લિંગ દે તે તો અત્યંતિક પ્રલય પણ ન ભર્યું, તે આ જ જ્ઞાને કહીને ભરે છે. એટલે એટલે આ સત્સંગ બધા કરતાં સમર્થ બતાવ્યું. મહારાજે તો સર્વે બારા બંધ કહી દીધા છે. એનું કારણ માં સર્વે બારા બંધ કહી દીધા છે એટલે આપણને એવા સકંજામાં લીધા છે કે નિયમ ધર્મ અત્યંતિક અત્યંતિક કલ્યાણ અને એકાંતિક પણ એ બધા મારા બંધ કહી દે છે. અને આપણે સીધા દૂર થઈને આ જંતરમાંથી પસાર થવું પડે. સરે બારા બંધ કહી દે તે જીવ શું કરે પછી ક્યાં જાય? જે સત્સંગી હોય એની વાત છે. સત્સંગ ના હોય તો ભલે ગમે એમ કરે, પણ સત્સંગી હોય એના બધા બારા બંધ કહી દે. અને આ એક જ ચેનલ બાકી ભજન ભક્તિ સેવા એ ચેનલ ખુલ્લી રાખી છે. એ બધા બારા બંધ કહી દે ધર્મ નિયમથી આ બધા કરીને. સ્વામિનારાયણ હરિ. સ્વામી જેમ ધોરિયામાં સાલી તાણે તેને બારા બંધ થઈ જાય ને પાણી ક્યાંય જવા પામે નહીં એમ બંધ કર્યું છે. એટલે મહારાજે બધું આ સેવા ભક્તિ ભજન કરવું એટલું જ ખુલ્લું રાખ્યું છે. બીજા બધા બારા બંધ કહી દે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કહીએ છેલ્લા પ્રકરણનું 13મું વચનાંત 55, તેમાં દેશકાળનું બહુ પ્રકાર વિષમપણું થઈ જાય ને તેમાં એકાંતિકપણું કેમ રહે? અને આપણે સત્સંગી છીએ, નિયમધર્મ પાળીએ છીએ એટલે આપણને ખબર ન પડે. જેમ નદીનો પ્રવાહ વહેતો હોય એમ ખબર ન પડે, પણ આડું કંઈ મૂકીએ ત્યારે ખબર પડે. ત્રણ લાખ ઘર ઉડી ગયા ફટાક દઈને તે આડું મૂકે ત્યારે ખબર પડે. એટલે મહારાજે આપણને સત્સંગી છે એટલે આપણે નિયમ ધર્મે કહીને કાંઈ આડું આવતું નથી. પણ એ નિયમે કહીને જેટલું થાય એ બીજા કોઈ વખતે ના થાય. તો નિયમનું બારો ખુલ્લું રાખ્યું છે. એ પ્રશ્ન ઉત્તર ઉપર વાત કરી છે. નિશ્ચય રહે એ એકાંતિકપણું છે. નિશ્ચય મહારાજ સ્વામીનું નિશ્ચય એ રહે તો એ એકાંતિકપણું છે. બીજા બધા ગમેલા સાધન કરે, ઊંધા માથે લટકે, બધું જાત જાતનું ખેલ તમાશો કરે, પણ સ્વામી કહ્યું કે એ મહારાજ સ્વામીની ઉપાસના વિના કાંઈ ન વરે. ધામ ધામીને મુક્ત અને એની પંક્તિમાં આપણે ભરવું છે તો એમાં સેફટી રહે. બાકી બીજા બધામાં ગમે એટલું દેખાતું હોય, સારું દેખાતું હોય, ભવ્ય દેખાતું હોય, ઈસ પાર કે ઉસ પાર દેખાય, પણ તો અંતે તો એક માયાનું કાર્ય છે, એમાં બધા લીન થઈ જાય.
કે જેમ ચિંતામણી રહી, બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી. સ્વામીએ સરસ દર્શાંત આપ્યું, એમ ચિંતામણી હાથમાં હોય, બધું એના હાથમાં છે, બધું, એને કાંઈ ગયું નથી. પણ ને ચિંતામણી ગઈ ને બીજું ધન સર્વે રહ્યું તો પણ કાંઈ રહ્યું નથી. આ ચિંતામણી કે ચિંતામણી એક હાથમાં રહે અને જે ચિંતો એ બધું થાય.

ચિંતુ કે આ 100 માળનું મકાન થઈ જાય તો અત્યારે કન્સ્ટ્રક્શન વિધાન ફર્મિશન એટલે સામર્થ્ય ચિંતામણીમાં છે. એટલે સ્વામી ટૂંકમાં કહ્યું કે ચિંતામણી ગઈ અને બીજું બધું રહ્યું, બધું કાંઈ કામનું નહીં, બધું ગમે ત્યારે વપરાતા વપરાઈ જશે, પણ ચિંતામણી હાથમાં છે તો બધું જ હાથમાં છે. બીજું ધન માલ કંઈ બધું જ એના હાથમાં છે. ચિંતવે તો તરત થઈ જાય, ચિંતન કરે તો એમાં કાંઈ ગયું નથી. તેમ એક જ નિશ્ચય રહ્યો તે સર્વે રહ્યું, ને એ જ અંતે એ જ રહેવાનું છે. નિશ્ચય મહારાજ સ્વામી નિશ્ચય રહે એ જ એમાં જ માલ છે. બધું માયાના પેચમાં ફસાયેલા છે. એટલે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એ આપણે મહારાજ સ્વામી મળી છે, તેમાં બધું આવી ગયું છે. એટલે આ દેહના દુઃખ સુખ તો આ 5-25 વર્ષનો મામલો છે, એમાં સહન જરાક સહન કરી લેવું, પણ પ્રાપ્તિ બહુ મોટી છે. પ્રાપ્તિ આ દુઃખના દુઃખ દારિદ્ર આ બધું સહન કરીએ પણ અંતે પ્રાપ્તિ બહુ મોટી છે. અબજો રૂપિયાની પ્રાપ્તિ છે. અને આ તમારા દેહનો રોગ ને બધું આ તો 5-25 રૂપિયાનો મામલો છે. એટલે એના માટે આ પ્રાપ્તિ ખોતાની. યોગી આપે પણ કહું પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં વિઘ્ન આવવાના દેવું. એટલે એવું સરસ પ્રાપ્તિ થઈ છે એના બળ, અને એ જ અંતે એ જ રહેવાનું છે, એ જ બધું ઉડી જવાનું છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ વર્ણી કેટલું કઠણ તપ કર્યું, કોઈ રીતે ત્યાં પહોંચાયો નથી બરફમાં. અને આપણે બરફ એક સેજ આગરી ભોરીએ બરફમાં તો એક કાઢી લેવી પડે. અને મહારાજ તો કેટલા 6-6 મહિના સુધી બરફમાં જ રહ્યા છે. બરફની પથારી, બરફમાં ઊંઘો, બરફમાં શું, બરફમાં ચાલુ, એના ઉપર 6 મહિના સુધી રહ્યા. અને પેલા બદ્રીનાથના પૂજારીએ કહ્યું કે અત્યારે ક્યાં જાઓ છો તમે, ઉપર કે બધા નીચે આવે છે અને તમે ઉપર જાઓ છો કે હા કે. અને ખરેખર ઠંડી, બહુ ઠંડીના દિવસ હતા અને તે મહારાજ ઉપર ગયા અને કઠણ તપ આદર્યું બધું. એ તો કહેવાય એવું નથી, વર્ણન થાય એવું નથી. મહારાજ અતિ કઠણ, બસ પોતાને એક મિશન હતું આપણે કે બધાનું જીવનું કલ્યાણ કરવું, એ જ મનમાં હતું. બધા જે એમના યોગમાં આવે મોક્ષને માર્ગે ચડાવી દેવું એટલું જ હતું. પછી મહારાજે બધું બધી કઠણાઈમાં તપ કરીને પછી 7 વર્ષે નીલકંઠ મહારાજ લોહિતમાં આવ્યા અને ત્યાં મુક્તાન સ્વામીના જે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મને જે 5 તત્વની વાત ત્યાં મહારાજને ઉત્તર મળ્યો. અને પછી મહારાજ ત્યાં રહ્યા. પછી જ્યાં જ્યાં ઉત્તર મળ્યો નહોતો ત્યાંથી ચાલી નીકળ્યા અને મહારાજ અહીં મુક્તાન સ્વામીનો ઉત્તર કર્યો ત્યાં રહ્યા.

અને પછી વળી આગળ વાત કહી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે, તે દેખાય જ નહીં. સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે, તે દેખાય જ નહીં, પણ અજ્ઞાન ટાળી નાખે. ભગવાન સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે, દેખાય જ નહીં, અને અજ્ઞાન ટાળી નાખે. જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે, તે દેખાતું નથી, તેમ ખરેખર આપણે પોતે પોતાની વાત લઈએ તો આપણે ક્યાં બાળક હતા, મોટા થયા, બધું સહજ સહજ, ક્યારે બાળક હતા ને ક્યારે યુવાન થયું, ધોર આવી ગયા, દેખાય નહીં. ધીમે ધીમે ધીમે બધું થતું જાય છે, અને આપણે રોજ આપણે જોવાનું હોય આપણા જાતનું, એટલે ખબર ના પડે. 6 મહિને કોઈને દેખ્યા હોય તો ખબર પડે કે આટલા આટલું બધું ફેર પડી ગયો, પણ પોતાને રોજ જોવાનું હોય એટલે ખબર ના પડે. એમ મહારાજે કહ્યું કે સ્વામીએ કહ્યું કે જેમ બાળકમાંથી જુવાન થાય છે ને વૃદ્ધ થાય છે, તે દેખાતું નથી તેમ. અને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ અહીં એક દિવસે થાય છે. એક કલ્પે એટલે 8,64 કરોડ વર્ષ, એટલું કામ અહીંયા એક દિવસે થાય છે. એટલે સ્વામીને મહારાજ સ્વામીમાં જોડાઈ ગયા એ મુદ્દો છે. નહીં તો બીજો એક કલ્પ એટલે રખડ્યા જ કરો, સાધન કર્યા જ કરો, કઠણ તપવ્રત કર્યા કરો, પણ તો એ પત્તો ના પડે. જ્યારે મહારાજ સ્વામીનો યોગ થયો એટલે મહારાજ સ્વામી અહીં એક દિવસે આટલું બધું કામ થાય છે, એક કલ્પ જેટલું. તો મહારાજ સ્વામી મળ્યા પણ એ મોટી વાત છે. મહારાજ તો ક્યારેય આવવાના જ નહોતા પૃથ્વી પર, અને આખા આનંદ બ્રહ્માંડના બધા જીવો સ્તુતિ કરે, મહારાજ પધારો પધારો, તો એ મહારાજ આવવાના હતા. મહારાજ સ્વયં પોતાની મરજીથી આવ્યા અને આ બ્રહ્માંડમાં આવ્યા, અને પૃથ્વી લોકમાં એમાં ગુજરાતમાં આવ્યા, અને આપણે આ બધું જોગ થયો. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, આ બધાનો જોગ થયો. એટલે આ સામાન્ય વાત નથી, તમને દેખાતું નથી, પણ એ બહુ મોટું કામ થઈ ગયું છે. મોક્ષ જે ક્યારે મળે નહીં એ મોક્ષ મહારાજ સ્વામી સિવાય કોઈ આપે નહીં મોક્ષ, અને એ આપણને મળ્યું એટલે બહુ મોટી વાત થઈ ગઈ, જેવી તે વાત નથી. અને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે એટલે કામ અહીં એક દિવસે થાય છે. માટે જેને કસર ટાળવી હોય તે તો આ બરાબર બીજો કોઈ સારો જોગ નથી, કસર ટાળવી. બાકી એમનેમ તો બધો જીવી જાય, કસરમય ભરપૂર હોય તો ઉપરના રંગે રાચે, પણ કસર ટાળવી હોય એની વાત છે. જેને ચોખ્ખું ચટ કરવું હોય અને કાંઈ એક લેશ માત્ર પણ કસર રહેવા દે નથી, એના માટે આ જોગ છે, બીજો કોઈ કંઈ થાય એવું નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે. મહારાજે 8 મહિના સુધી સારંગપુર કરિયાણી લોયા અને પંચાલા વગેરેમાં સંતને ભેગા કરીને વાતો કરી ને મંડળ ફરીને આવે તેને પણ 15 દિવસ મહિનો રાખીને વાતો કરતા. એમ કરે ત્યારે જ્ઞાન થાય છે, પણ તે વિના થતું નથી. એટલે મારે કે વાતોથી બધું થાય, અને આપણે પણ જે જોયો હોય તો

વાતોમાંથી બધું થાય, વન ટુ વન. જાહેર સભામાં કે બાબા કાંઈ ન વળે, પણ વન ટુ વન આપણે જે આપણે કોઈના સમાગમથી, વન ટુ વન સમાગમથી આપણે આ જ્ઞાન થયું છે. તો મહારાજે કહ્યું કે યોગી, અરે મહારાજે કહ્યું કે મારા સંતો બધા ફરીને આવે ગામડે, અને પછી મહારાજ 15 દિવસ રાખે, મહિનો રાખે, પણ વાતો કરે એમને નહીં. ખાવા પીવા તો બધું છે જ, પણ વાતો કરે, અને વાતો કરીને જ અજ્ઞાન ટળે. સ્વામિનારાયણમાં સુખ જેવું જણાય છે, પણ તેમાં તો દુઃખ છે. સંસારનું સુખ આપણે ગમે છે, એમાં વૃત્તિ ખેંચાય છે, એ બાજુ જવાય છે, પણ મારે કે ભલે તમે બધું થાય છે, વૃત્તિ ખેંચાય છે, 25 વિષયમાં વૃત્તિ જાય છે, પણ એ દુઃખદાયક છે. મહારાજના વચન છે, સ્વામીના વચન છે, એટલે આપણે એમાં વિશ્વાસ રાખીને પાછા વરવું. સંસારમાં સુખ જેવું જણાય છે, પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઈયર પડે તે સુખ માને છે, પણ ચિચોડામાં ભૂકા નહીં થશે. એમ આપણે એવું જ છે, આપણે સંસારનું સુખ મનાય છે, પણ અંતે દુઃખનું કારણ છે, મહાદુઃખનું કારણ છે. પણ આપણને અજ્ઞાન છે એટલે આ સમજાતું નથી, પણ જ્યારે જ્ઞાન થશે, સમજણ આવશે, ત્યારે સમજ પડશે, અને પછી 5 વિષયમાંથી વૃત્તિ પાછી હટી જશે, અને ડીઠું નહીં ગમે, અને પછી એ કહેવું તો પડે, રહેવું પડે, બધું વ્યવહાર તો કરવો પડે, પણ એમાં મન ન જાય. મન દ્વારા સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા અને શાસ્ત્રી મહારાજ કેવું હતું, ભલે બધો વ્યવહાર બધું કરે, કેટલો બધો વ્યવહાર કરે, પણ તોય એમાં મન પરવાયેલું નહીં, મન ઉખડેલું જ રહે. એટલે એમાં આપણે પણ મહારાજે કહ્યું કે આવું જ કરવાનું છે, વ્યવહાર તો કરવો પડે, વ્યવહાર બધું હોય, સાફસૂફી ના કરવાનું. રસોડામાં રસોઈ ના બનાવે ભંડારી, તો આપણે શું ખાવાનું, એ બધું કરવું જ પડે, પણ એમાં મન ન દેવું, મન તો ભગવાનમાં રાખવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ફિરંગી નિત્ય કવાયત કરાવે છે, તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. જુએ સ્વામીને એક દ્રષ્ટાંત આપીને આપણા ખરેખર મુદ્દા ઉપર વાત કરે, તેમ જે કથા વાર્તા પ્રશ્નોત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે, કથા વાર્તા પ્રશ્નોત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે, તેનો જીવ વૃદ્ધિને પામે. આપણે જોઈએ છીએ, આપણે પોતાનો અનુભવ છે, તેમાં બળ આવે, પણ તે વિના બળ ના આવે, ને જે આરસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય. એટલે આરસુ, અહીંયા આરસુમાં બધું વ્યવહાર પ્રધાન, કથાવાર્તા કરવાની વાત છે. એ કથાવાર્તા કરે તો એમાં જ બધું બળ પમાય, આગળ વધાય. સ્વામિનારાયણ ભગવાન આપે છે અને અમને દિશા બતાવી છે. આ બીજી 3 દિશા હોત, આ પશ્ચિમ દિશામાં આપણને સ્વામીએ કહ્યું કે બહુ જોવા જઈએ તો યથાર્થ છે.

દિશાઓમાં આપણને મજા ના આવત. અને આ દિશા જે સ્વામી બાપાએ આપી છે એ ખૂબ, અને એમને એમ કરતાં 10 વર્ષ વીતી ગયા. એમાં બધા ઘણા બધી આપણી એક્ટિવિટીઝ જોઈ, જાત જાતની સામાજિક વગેરે, અને જે એટલે જ્યાં આવતા દરેક લોકોને સમાસ થયો છે. જે આયા પરદેશી હોય, અહીંયા અમેરિકન હોય, બીજા બધા, પણ દરેકને સમાસ થયો છે. અહીંયા મંદિરમાં આવે એને ઘણું બધું લાભ થયો છે. અને આપણે આ 10 વર્ષ આપણે થયા, અને એમાં જાત જાતનો જો આ મૂળ તો એ સત્સંગનો વિકાસ થયો. આપણે નાનું હતું મંદિર, અને ત્યાંથી વધતું વધતું આપણે આ જગ્યાએ આવ્યા, અને 10 વર્ષમાં ખૂબ સત્સંગ વધ્યો છે એ આપણે જોયું. અને બાળકો જે 10 વર્ષ પહેલાં હતા, જન્મ્યા હશે, એ આજે 10-10 વર્ષના થઈ ગયા, અને બીજા બધા, અને પણ જે મંદિરમાં આવે એને સમાગમ થાય સંતોનો, અને જે કાર્યકરો એના દ્વારા પણ સત્સંગ ખૂબ વધ્યો છે. એટલે હું તો આ મંદિરનો હેતુ ભગવાનમાં શ્રદ્ધા બેસે, ભગવાનમાં વિશ્વાસ આવે એ છે. એટલે દરેક જે આવે, પરદેશી હોય, અમેરિકન હોય, એને પણ કંઈક ફેરફાર તો થાય. એને અને એવા જ લોકો આવે જે જેને શ્રદ્ધા હોય, કંઈક ભગવાનમાં આસ્થા હોય, એ લોકો જ આવે, અને બધાને સમાસ થયો છે. પછી જો મૂળ ભગવાનમાં શ્રદ્ધા બેસે એટલું જ કામ છે મંદિરનું. અને આ સંતોએ આપણે ભગવાનમાં શ્રદ્ધા બેસે એ તો પૂર્વના સંસ્કારની વાત છે, પણ છતાંય સંતોએ વિચરણ કર્યું, અને હરિભક્તોએ પણ વિચરણ કર્યું. હરિભક્તો બધે કિશોર કિશોરીઓ, અને જે યુવક યુવતીઓ, બધા આ સત્સંગ વધારવામાં બહુ ફાળો, મોટો ફાળો આપ્યો છે. પણ મૂળ છે જો આપણા માટે તો બહુ લાભની વાત છે, કેમ કે જે ભગવાન જે સંત જેને પામવા હતા એ આપણને પ્રત્યક્ષ મળ્યા છે, એ બહુ મોટી વાત છે. નહીં તો ઉપર

આઈ નિષ્કાન સ્વામી જેવા એટલા જબરજસ્ત ત્યાગી હતા, એમને પણ આશ્ચર્ય થયું કે જે મહારાજનો ભેટો થતો. એટલે આ બહુ મોટી વાત છે. એટલે ભગવાનના શ્રદ્ધા આપણને તો બહુ મોટો લાભ થયો છે. મહારાજ સ્વામી આવ્યા પૃથ્વી ઉપર અને પશ્ચિમમાં દ્રષ્ટિ કરી અને પ્રમુખ સ્વામી પધાર્યા, અને જો આપણને કેટલો લાભ થયો એ લાભની વાત થાય એમ નથી. આ જે પ્રતીતિ આવે અંદરમાં અને જે એનાથી જે અંતર ખીલે, અંતર જાગૃત થાય અને બધું બધું જ બ્રહ્મવિદ્યાનો એકડો, બ્રહ્મવિદ્યાને એમાં પાર પામી ગયા આપણે. એટલે શ્રીજી મહારાજ સ્વામી પોતે આવ્યા અને ખૂબ દયા કરી, આપણને આ મનુષ્ય દેહ ધરીને આવ્યા અને એમાં આપણા જેવા થયા અને આપણને ખૂબ સુખ આપ્યું. અને જેને ઘણા હજારો લાખો 20 લાખ મારાના વખતમાં સત્સંગી થયા, એ બધાને પ્રતીતિ આવી કે આ ભગવાન છે. એ બહુ મોટી વાત છે. મનુષ્ય રૂપે આવે અને પૂર્વે આપણે જોયા પૂર્વે અવતારો, એમાં પ્રતીતિ ના આવે. અને વર્ષો ગયા પછી હાજરીમાં 20 લાખ સત્સંગી બધા મહારાજનું ભજન કરતા, એક બહુ મોટી સિદ્ધિ. અને ત્યાર પછી ગુરુ પરંપરામાં આપણે ગુણાતીત ગુરુએ આપણને આ લાભ આપ્યો. એટલે એ લાભની વાત આંતરિક છે, આ ઉપરથી દેખાય નહીં. અને આપણે જો મહારાજે પોતે વાત કરી કે આ સંતો હરિભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા પણ મનુષ્ય નથી. એટલે આવા મહારાજ પોતે છુપી રીતે આવ્યા સામાન્ય, અને આપણને બધાને પણ સામાન્ય બનાવ્યા. અને એમાં જ મજા આવે, એમાં જ જે કામ મહારાજને કરવાનું હતું એ થયું, અને બીજી રીતે ના થાત. જો મહારાજ એકદમ અધ્ધરતા લાયા હોત, એકદમ ધડાકો થયા અને થકી એમને પ્રગટ થયા, કુટુંબ બધું આવ્યું અને બધી એ રીતે. જો મહારાજ 500 પરમહંસ હતા, એમાં અડધા તો મહારાજને મોચી માનતા, અડધા સંતો. અને બીજો કંઈક મહારાજની નાતીમાં શંકા કરતા હતા, મહારાજ બ્રાહ્મણ નથી એવું બધું કરતા. પછી મહારાજને કુળ તેડાવવું પડ્યું, 2 સંતોને મોકલ્યા છપૈયા અને બધા ઈચ્છારામ ને રામપ્રતાપભાઈને બધા આવ્યા, પછી મહારાજને પ્રતીતિ આવી. એટલે જો મહારાજ બીજી કોઈ રીતે આવ્યા હોત તો આપણને ગોઠત નહીં, પ્રતીતિ ના હોત, બધું બીજું થાય. પણ મહારાજે જે મનુષ્ય રૂપે ધારણ કર્યું અને એ રીતે આપણને આ બધો લાભ આપ્યો, અને લાભ ચાલુ છે. એટલે આપણને ખૂબ આનંદ છે. અને જો અંતરમાં આપણને આનંદ છે, પ્રતીતિ છે એનો આનંદ છે, બીજી કોઈ વાતે આપણને આનંદ ના રહે. બીજું આ દેહનું ગમે એવું થાય અને થયેલું છે, આ સંતોને પરમહંસોને કેટલા માર માર્યા, ઓલા સંન્યાસી એ બધું માર ઝોડ કહીને કેટલા 800 સંતોને તો ધામમાં મોકલી દીધા માર મારીને, 800 એટલે બધું કર્યું. પણ બધાને આ પ્રતીતિ હતી, આ ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે, એ પ્રતીતિ બેસી ગઈ અને એમાં કામ થઈ ગયું. એટલે આપણને પણ આ ગુરુ પરંપરામાં ગુણાતીત ગુરુએ આપણને લાભ આપ્યો છે. શાસ્ત્ર

હે મહારાજે, કેટલો લાભ આપ્યો! આપણે આ દિશા બદલી નાખી. આપણે ક્યાંય સત્સંગ ના હોત તો ક્યાંય રખડતા હોત અને સુઈ કરતા હોત, પણ સત્સંગ મળ્યો અને શાસ્ત્રી માના પ્રતાપથી શાસ્ત્રી મહારાજ, યોગી વ્યાપાર પ્રમુખ સ્વામી મહારાજ એમને બધી ખૂબ દયા કરી અને આ સત્સંગ આપણને આપ્યો. તો આ સત્સંગ આપણને દ્રઢ કહીને રાખજો, પાક્કું રાખજો, સત્સંગ મૂકતા નહીં. મહારાજે કહ્યું, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે. કેટલી મોટી વાત! અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડનો રાજા હોય બધું, કેટલું 14 લોક ને બધું કેટલી બધી ધામધૂમ થાય, પણ અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો જીવન અલેખે. એટલે આપણે આ બધા જેટલા જે છીએ, અહીં બેઠા છીએ, બધાને સત્સંગ થયો છે. તો આપણે અનંત બ્રહ્માંડનો રાજા કરતાં મોટા થયા, એટલી વાત તો ચોક્કસ છે. પણ આ મનુષ્ય રૂપે છે અને મહારાજનું આ બધું કાર્ય છે, માસ્ટર પ્લાન છે કે આ રીતે આપણને મોક્ષ અપાવું. આ બીજા કોઈ ફંદમાં પાડવા નથી, પરચા પરચી આપવા નથી, અને બીજું કોઈ નહીં. એક સીધા મહારાજમાં જોડાઈએ, નિર્વાસનિક થઈને, અતિ નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાઈએ અને એકાંતિક ભાવે ભગવાનની ભક્તિ કરીએ, એ હેતુ છે. એટલા માટે આપણને આ બધા આ જે સત્સંગનું જે આ સમજણ હોય, અસ્ત થઈ ગયો, એનું કોઈ કાંઈ બાકી રહે નહીં. એટલે આપણે બધા મહારાજના વખતમાં હજારો એકાંતિક ભક્તો હતા, આજે છે. અને આપણે એટલે આવી રીતે સત્સંગ છોડતા નહીં, એક તો એ વાત છે. અને ગમે થાય, મુશ્કેલી આવે, એમને એમ તો પંખા ફરતા હોય, ગાડીઓ ફરતી હોય, એમાં તો પ્રતીતિ હોય, પણ આપણે ગમે મુશ્કેલી આવે, ગમે દુઃખ આવે, ગમે બધું આગું પાછું થાય, પણ સત્સંગ છોડતા નહીં. આ તો આ 10 વર્ષનું આજે આપણે આજે એનું ફળશ્રુતિ આ છે. સત્સંગ જેને જેને રહ્યો એનું કામ થઈ ગયું. અને બીજા બધા બીજા દેખાય સુખી, પણ એમાં માલ નહીં. અને આપણે સત્સંગી દુઃખી લાગે, પણ બધું રહસ્ય બધું હાથમાં આવ્યું છે. અને આ જે આપણે આત્મરૂપે વર્તવાની વાત છે અને ભગવાનની ઉપાસના કરવાની વાત, એ બધું આવી જાય છે. અને બીજા બધા તો ફીફા બધા કહેવાય, બધું ગમે. આ લોકમાં તો સુખી દેખ, મનથી કોઈ સુખી નથી. તનથી હોય, પણ મનથી તો કેટલો બધા બગાડ, કેટલું બધું એનું મન હોય, કાદોવાળું હોય, ખરડાયેલું હોય, પણ એ એ લોકો એને સુખી માને. પણ સત્સંગની ભાષામાં, સત્સંગની દૃષ્ટિએ જોવા જઈએ, સત્સંગની સમજણ જોવા જઈએ તો કોઈ દુઃખી સુખી નથી દેખાય છે. અને મહારાજના તો બધા માયાનું કાર્ય, જે માયાનું તંત્ર છે, એ કોઈ સુખી થાય નહીં. અને મહારાજ, મહારાજ સ્વામી અને મુક્તો આ 3 છે. અને એમાં જો પ્રતીતિ આવી ગઈ, પ્રતીતિની વાત તો બાજુમાં રહી, પણ એમની પંક્તિમાં પણ ભરવાનું છે. મહારાજ સ્વામીને મુક્તો એની પંક્તિમાં ભરવાનું છે. અને એ જ મહારાજ બધું આયોજન કર્યું છે, એકાંતિક ધમની વાત એ રીતે કરી છે. એટલે આપણે ખૂબ બળમાં રહેવું, હિંમત રાખવી, અને આજ અહીં આ લોકનું સુખ અને બધું દુઃખ એ બાજુમાં મૂકી દઈને એક સત્સંગ પ્રધાન આપણે રહેવું. સદાનંદ સ્વામી મહારાજની જ્ઞાની ધ્યાની ધર્મ વૈરાગ અને ભક્તિવાળા પણ હોય, ટોપ મોસ્ટ

एकांतिक निवास ज्ञानी ध्यानी धर्म वैराग अने भक्ति वाला होय पण परंतु श्रीहरिना मनुष्यत्र देखीने चित्त भ्रमे नहीं तेवा भक्तो दुर्लभ छे। भगवान ने संत हजू तो संत तो करवाना ज नहीं પણ એ મનુષ્યચરિત્ર કરે અને ભગવાન મહારાજ યોગી આપા કહેતા કે આપણે મહારાજના વખતમાં હોત તો ઘર જાય ભગવાન એવું ચરિત્ર કર્યા એટલે મુશ્કેલ હોય ઘર કહેવા સસ્ત મૂકી ના જઈએ પણ શંકા કુશંકા શંકા કુશંકા તો થાય જ પણ મારે કીધું કે ભગવાન અને સંત ના પરંતુ શ્રીહરિના મનુષ્યચરિત્ર દેખીને ચિત્ત ભમે નહીં તેવા ભક્તો દુર્લભ છે ગયા ગાઠા આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા મુદ્દો આવી ગયો આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે એ બીજી બધી નિષ્ઠા ધર્મનિષ્ઠા વૈરાગ નિષ્ઠા બધી નિષ્ઠા હોય આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા કીર્તિ માટે ધન અર્પણ કરનારા પણ મારું નામ આવે લોકો જાણે એ બધું હોય એ ભાવથી ધન અર્પનારા હોય કીર્તિને માટે પણ ધન અર્પનારા અર્પણ કરનારા તથા કઠિન તપ કરનારા પણ હોય છે તપ તો એવા બધા કરે છે આપણે હાધા વગેરે બધા કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા હોય તથા કઠિન તપ કરનારા પણ હોય છે બાર વર્ષ સુધી હાથ અધર રાખી અંત્યાગ કરનારા તથા વાયુનો આહાર કરનારા પણ હોય છે બાર વર્ષ સુધી હાથ ઊંચા કરનારા હોય તથા 12 વર્ષ સુધી હાથ અધર રાખી અંત્યાગ કરનારા અંત્યાગ પછી ખાલી ઝાપટા નહીં એક હાથથી ઝાપટા નહીં એક હાથથી અન્નનો ત્યાગ કરનારા હોય તથા વાયુનો આહાર કરનારા હોય બસ હવા ઓક્સિજન બસ બીજું કાંઈ નહીં કીર્તિને માટે જળ પીને રહેનારા ભૈરવ જાપ કરનારા ખાનારા ભૈરવ જાપ તો ગિરનારમાં એક ટેકરી છે બહુ ઊંચી ત્યાંથી ઓલા ઢોલી ઢોલ વગાડે અને એને જમ્પ મારવાનું તો 1 માઇલ હોય 1 માઇલ નીચે ભૂકાણ નીકળી જાય એટલે એવા બધા ભૈરવ જાપ ખાનારા પંચાગ્નિ તાપનારા અગ્નિમાં પેસનારા અગ્નિમાં પગે ચાલી તીર્થ કરનારા એમ પોતપોતાની રૂચિ પ્રમાણે સાધન કરનારા ઘણા હોય છે અને મનસ્વી કોઈ શાસ્ત્ર કોઈ આધાર નહીં બધું મનમાં આવે એ રીતે ઉપડે અને માને કે આમાં મારું કલ્યાણ થશે
આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા તથા કઠિન તપ કરનારા પણ હોય છે. 12 વર્ષ સુધી હાથ અધ્ધર રાખી મન ત્યાગ કરનારા તથા વાયુનો આહાર કરનારા પણ હોય છે. કીર્તિને માટે જળ પીને રહેનારા, ભૈરવ જાપ ખાનારા, પંચાગ્નિ તાપનારા, અગ્નિમાં પેસનારા, પગે ચાલી તીર્થ કરનારા એમ પોતપોતાની રુચિ પ્રમાણે સાધન કરનારા ઘણા હોય છે. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં. બહુ સમજવા જેવી હોય છે. સ્વામી કહે કે 10 પગથિયા ચડો મંદિર રોજ જાઓ એ કઠણ પડે, અને ગિરનાર ચડી જાય, મન ધાર્યું હોય ગિરનાર ચડી જાય. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં, પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષના માર્ગ માર્ગમાં રુચિ કરવી પડે તે કઠણ પડે છે. આ ભગવાનને સંત એ જરાક મરોડે ને. જો ખિમ્યાનંદ સ્વામી હતા, બહુ તપ કરતા, વર્ષોથી તપ કરતા, ધારણાપણા કરતા હતા. પછી મુક્તાનંદ સ્વામીને દયા આવી કે આ મહારાજ આને મુકાવે આ ધારણાપણા, અને ભગવાન છે મળ્યા છે, તપ કરવું પડે, પણ આટલું બધું નહીં, ભગવાન મળ્યા છે એટલે ભગવાનમાં જોડાય અને તપ વ્રત ઓછા કરે એ ભાવનાથી મુક્તાનંદ સ્વામી મહારાજને વાત કરી. મહારાજ, આ ખિમ્યાનંદ બહુ તપ કરે છે, ધારણાપણા કરે છે, હવે તમે મળ્યા હવે એને મુકાવી દો. મહારાજ કે અમે ક્યાં ના પાડીએ, તો લાવજો. અને મહારાજ પાસે ખિમ્યાનંદ સ્વામીને લઈ ગયા, અને તે દિવસ એમને ઉપવાસ હતો. શ્રીજી મહારાજે કહ્યું કે ખિમ્યાનંદ આજથી તમે આ તપ વ્રત મૂકી દો, અને તમે ચાલુ રાખો તપ વ્રત, અને જેટલું ફળ મળે એટલું ફળ તમને આપું છું. હવે તમારે 1 કરોડ રૂપિયા દેવું હોય પછી તમને કહે કે તમે મૂકી બધું માફ, કેટલી બધી એવી વાત કરી મહારાજે કે તપ વ્રત જે કરો છો તમે એનું ફળ તમને મળશે, પણ આ તપ વ્રત મૂકી દો. તો શું બોલ્યા, હા થાર રૂપી માયા આવી. હવે મુક્તાનંદ સ્વામીને ટકાનો ભાર થઈ ગયો કે આ જાળવાએ તપ કરે છે, તું શું કરે છે. એટલે જ્યાં સમજે નહીં, તો કે આપણે તો તપ કરવાની વાત ધામધૂમથી કરી, એવી આજ્ઞા પડાય, તમને કહે કે આજે એકાદશી હોય જાય, આપણે તો મારા જે આજ્ઞા કરી હોય કે હોય જાય, ડબલ જાપટ ચૂરે ચૂરા કહી નાખે એક જ. પણ આવા હોય છે, જો સ્વામીએ આપણે કહ્યું ના અને ઉપવાસ કરવાનું કે તો કઠણ પડે. પણ એમની આજ્ઞા જે કરે, જે વાત કરે એ કરવાનું. અને એ સ્વામી મહારાજ જે વાત કરે છે, સત્પુરુષ વાત કરે છે, એ મિલિટરી કાયદો નથી, એ તમને જાણીને હેરાન કરવાનું નથી. એ આજ્ઞા કરે છે કે તમે ઉત્કર્ષ થાય, આગળ વધો મોક્ષ માર્ગે,
એવી રીતે આજ્ઞા કરે છે. બીજા તો આજ્ઞા કરે પોતાનો રોવા જવા જમાવવા માટે. વિજ્ઞાન દસ યોગી આપણને હેરાન કરે, વગર લેવા દેવા, ઉપવાસ કરાવે, આ કરાવે, તે કરાવે, મારે. ભક્ત યોગી આપણે તો દીવ ભાવ લેશ માત્ર કોઈને પોતાના અવગુણની વાત કરી નથી. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં. રુચિ પ્રમાણે કરવામાં ગિરનાર ચડી જાય તો 10 પગથિયા ના ચડે મંદિરના આજ્ઞાથી, કે આ 10 પગથિયા માથું ખંજાય. ગિરનાર સવારના 3 વાગે ઉઠીને ચડી જાય. રુચિપ્રાય કરવામાં કઠણ પડે નહીં, પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષના માર્ગમાં રુચિ કરવી પડે તે કઠણ છે. બીજી બધી વાર્તા સુલભ છે, બીજી બધી વાર્તા સુલભ છે, એટલે પોતાના મનમાં વસે ને એ પ્રમાણે કરે. કઠણમાં કઠણ થતા કરે અને સહેલું પડે, અને ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે કરવું પડે, બહુ કઠણ પડે. બીજી બધી વાર્તા સુલભ છે, પણ મનુષ્યચરિત્રમાં મોહ ના થાય એ બહુ દુર્લભ છે. એવો તો કોઈક એકાદ મળે. સીધી માના વખતમાં સંશય બધા થતા, પણ મહારાજનો પ્રભાવ બધું એવી એવી રીતે હોય તે ખેંચી જાય, અને પછી શંકા થાય ટળી જાય, શંકા થાય ટળી જાય. એટલે મહારાજનો પ્રભાવ એવો હતો એટલે એવી રીતે કરતા. સત્સંગમાં મન ધાર્યું કરતા હોય, સત્સંગ મન ધાર્યું કરતા હોય ને નિશ્ચયવાળા હોય તેવાને ભગવાનને મોટા સાધુ બાળક જાણી જાળવી લે છે. હવે હવે મન ધાર્યું સમજ ના પડે, મન ધાર્યું થઈ જાય, પણ ભગવાનને સંત એને બાળક સમજી જાળવી લે. જેમ બાળક અંધ રોગી કે ગાંડો હોય તેને માતા પિતા જાળવે છે. અમારે મુંબઈમાં લલિતભાઈ ભાવસાર હતા, એના 2 દીકરાઓ, બંને ગાંડા, અને ગાંડા તો હદ પાર. અમે એમને ઘરે ગયા હતા અને ઓલા નાસ્તો પીરસ્યો છે, એક સુરવીર બધી થાળી નીચે ફેંકી, 3 મારો તો કોઈને વાગ્યું ભગવાન જાણે. પણ કંટ્રોલમાં જરાય કંટ્રોલ ના રહે, એ બુદ્ધિ ચાલે. પણ એક બાળક જતો રહ્યો હતો એની મારે કંઈ એટલો તો શોક થયો હતો. લજભાઈ જો મહારાજ કહે ને, જેમ બાળક અંધ રોગી કે ગાંડો હોય તેના માતા પિતા જાળવે છે. આવા હવે બીજાનું બાળક હોય ના જાણે, પોતાનું બાળક હોય. ગાંડો હોય તેને બીજા લોકો સહાય ના કરે, પણ માતા પિતા સહાય કરે છે. ગમે હોય જોઈજો તમે, આ પશ્ચિમની ભૂમિની વાત જુદી છે, પણ આપણા લોકો બધા સાચે ગમે હોય આપણે જોઈએ છે. આવે છે આપણે આપણે શું કરીએ બધાને પાસ હા વ્યક્તિગત મુલાકાત કેટલા એવા હોય છે, પણ એના બાળક કે આના માટે
એટલી આત્મબુદ્ધિ હોય કે બી બધું ભૂલી જાય, એનું બાળક જ દેખાય. ગાંડો હોય તેને બીજા લોકો સહાય ના કરે, પણ માતા પિતા સહાય કરે છે. મન ધાર્યું વર્તતા હોય, મન ધાર્યું વર્તતા હોય તેના પ્રત્યે ભગવાન અને સંતને અરુચિ થતી નથી, કારણ કે તેઓ માયા પરના અલૌકિક છે. ભગવાન માયા પરના અલૌકિક છે એટલે આ બાળક જાણીને એને બંધારું કરનારા હોય એને બાળક જાણી અને સાચે. ભક્તને પોતાના જાણી અરુચિ નથી કરતા, તે જ તેમની અલૌકિકતા છે. ભગવાનની અલૌકિકતા બસ ભગવાનનો સંબંધ થયો, બીજું કાંઈ જોવે નહીં. ભગવાન અમે યોગી આપા મને કોઈ દિવસ એવું કર્યું નથી કે તમારા પર દ્રષ્ટિ છે, એવું કોઈ વાત કરી નથી ક્યારે. પણ આપણને લાગે દ્રષ્ટિ છે. વિધિ નિષેધ લોપે તેને રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે છે. વિધિ નિષેધ લોપે તે રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે, પણ પોતાનું જાણીને શિક્ષા કરે. આટલું ફેલા બીજા મિલિટરી જેલર હોય એ સજા કરે છે, પોતાના જાણીને નથી કરતા. લીધે જાણે પણ મહારાજ પોતાના જાણીને અવશ્ય શિક્ષા કરે, કેમ કે બગાડ થાય, બીજા હજારોને ઊંધી પ્રેરણા મળે, એટલે એ શિક્ષા તો કરે છે પણ પોતાના જાણીને. બિલાડી હોય ને એ ઉંદરને જુએ, પકડે, એક ઝપટ મારે તો બે કટકા કરી નાખે, પણ પોતાના બચ્ચાને મેં નજરે જોયું છે. અમારા અક્ષરભુવન બે બચ્ચાને પોતાના મોઢામાં લે, બે બચ્ચા નાના હતા, અને 5 ફૂટનો કૂદકો માર્યો. હવે મસલ કેટલા બીડાય તમારે, અને આંકડી જેટલો લોહી નીકળ્યો નહીં. એ રીતે કઈ રીતે પકડે આપણે ખબર ના પડે. આમ હોય પણ અહીં સુધી લાવે, એને દબાવે નહીં, પ્રેશર એમાં એને મસલ પર આવે, પ્રેશર ના આવે. એટલે એ બધા પ્રાણી જે સિંહ છે, સિંહ બધાને રંજાડે, બધાને વેર વિખેર કરે, પણ પોતાના બચ્ચાને કેટલી દયા હોય એના પર. એટલે મહારાજ વાત કરે છે, વિધિ નિષેધ લોપે તેને રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે છે, પણ પોતાનું જાણીને શિક્ષા કરે છે. શિક્ષા ન કરે કુટીમાં જતો રહે, એટલે ભગવાનને આ પણ દયા કહેવાય. શિક્ષા કરે છે ને એ પણ દયા કહેવાય, નહીં તો આપણે તો ઉતરતા ઉતરતા ક્યાંય જતા રહે. એટલે જે મહારાજ પ્રાયશ્ચિત કરવાનું કહે છે, સંતો પ્રાયશ્ચિત કરવાનું કહે છે, બધું કહે, એ અવશ્ય કરવું, પ્રેમથી પ્રીતિપૂર્વક કરવું, ત્રાગા ના રહે, કે એ આપણા લાભમાં જ છે. સેદાન સાંઈ મહારાજની

महाराज गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। आजनो विषय छे सहन करे तेने जीवन में शांति नो अनुभव थाय छे। कीड़ी थी ते कुंजा लगीन दरेक ने શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, પણ મળતી નથી। ભગવાન સ્વામિનારાયણે આપણે સુખનું સાચું એડ્રેસ આપી દીધું। મહારાજ કહે છે કે હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણાવિંદમાં છે, અને એ મેળવવા માટે થોડુંક આપણે સહન કરવું જોઈએ। ભગવાન સ્વામિનારાયણે હરિચરિતામૃત સાગરની અંદર છે એને આપણે યાદ કરીશું, જે પુસ્તક તરીકે બહાર પડ્યું, રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે। મહારાજ શું કહે છે, ગઢપુરમાં શ્રીહરિ કહે છે, કડવા વચન અને અપમાન સહન કરે તે મોટો હરિભક્ત છે। સત્સંગની સમજણ જેટલી કંઈ છે તે સગરી સહનશીલતામાં છે। જેમ જેમ સહન કરે તેમ તેમ મોટો વધતી જાય છે। સહન કરો, બસ સહન કરે તો એમાં આપણી મોટો વધતી જાય છે। બીજું મહારાજ શું કહે છે, શ્રીહરિએ પત્રમાં જણાવ્યું, લોકો અગણિત દુઃખ સહન કરે છે નથી કરતા। શિયાળો હોય, કડકડતી ઠંડી પડતી હોય, પણ કહેલે ઘઉંમાં પાણી વાળજે, જો આખી રાત પાણી વાળીશ તો હરમાં 100 રૂપિયા આપશું, તો એની ઠંડી ઉડી જાય, ભૂખ ઉડી જાય અને તરસ ઉડી જાય, મથ્યા કરે। અર્થ માટે એટલું માણસ મથે છે, એટલું જ જો ભગવાન માટે સંત માટે સહન કરે તો એનું અનંત ગણું ફળ મળે છે। એટલે યોગી મહારાજ તો ઘણી વાર સર્વ સંતો હરિભક્તોને કહેતા કે ખંભું એ જ સાધુતા। ફરી શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે ભૂપેન્દ્રભાઈ, 10 પ્રકારની ભક્તિ પણ કહી, ભીડા ભક્તિ, ગવાર નહીં, તુરિયા નહીં, કારેલો નહીં, દૂધી નહીં, પણ ભીડા ભક્તિ। આ તમને ભીડા ભક્તિ છે, બેહાડી રાખવાના છે, બાલ મંડળ હોય, કિશોર મંડળ હોય ને તો જગા પર ઉભા કરીએ, બેહાડીએ, પછી ઉભા કરીએ, બેહાડીએ, હવે તમને ક્યાં ઊભા કરવા, અમારા જેવા તો તમારે કઈ છોકરો છે, છોકરો ને છોકરો છે લ્યા, તો સાંભળજો, કંઈક જો શબ્દ લઈને જશો તો જીવનમાં પરિવર્તન આવશે। માણસ પૈસા માટે કેટલા બધા દુઃખ સહન કરે છે, માન અપમાન બધું સહન કરે છે, પણ અહીં ઘણી નથી કરી શકતું। તો યોગી માનો પ્રસંગ કહીએ, યોગી બાપા અહીં લીમડીમાં બિરાજમાન હતા, અને ઝવેરભાઈ દિવાન ચોકવામ છે, તો યોગી મહારાજ સદગુરુ નિર્ગુણદાસ સ્વામી પાસે આવેલા સાથે એની જોડમાં, તે ઝવેરભાઈ દિવાનને મળવા ગયા ઓફિસમાં, તો દિવાન સાહેબ ઓફિસમાં બેઠા હોય અને સંતોને બોલાયા, નિર્ગુણ સ્વામી યોગી મહારાજ ઓફિસમાં ગયા, હવે પેલા પટાવાળાને બોલાવો હોય તો સાહેબ પાસે બોલે તો સાહેબને ઘરે થઈ જાય, એટલે સાહેબ આમ ઘંટડી દબાવે, એટલે પેલો પટાવાળો આવે,

બોલવાનું નહીં, પટાવાલે એમ બોલવાનું નહીં, એમ ઘંટી જ મારે આમ. ને પેલો આઈનું ઉપર આમ સલામ, યોગ વિભાગ આમ તાજી સલામ આમ. પછી થોડીક વાર થાય ને સાહેબ આમ જ કરવાનું, બેલ વાગે બાર, એટલે બોલાવે આમ સલામ ભરે આમ તાજી સલામ. ચાલ પાણીનો ગ્લાસ લાવ. પાછું ફરી બેડા શું કરવાનું, ઉનાળાનો વખત આવા પંખાઓ ચાલે, પેલી દોરી ખેંચે, દોરી વાળા પંખા એ લગભગ 15 મિનિટમાં 5 વાર આમ બેલ માર્યો સાહેબે. અને પેલો આવે આમ તાજી સલામ કે જા સાહેબ બદલાય. તો બાપાએ પૂછ્યું, એટલે શું પગાર, કે 5 રૂપિયા લ્યો. પણ સલામ કેવી કેવી, તાજી. ભાઈ આપણે એવી તાજી સલામ થાય શેના માટે, પૈસા માટે. બધું કરે છે લોકો, બધું સહન કરે છે, અહીં સત્સંગમાં સહન નહીં કરવું. તો નો પેઇન નો ગેઇન, સહન કર્યા વિના કશું મળતું જ નથી. શ્રી કૃષ્ણ ભગવાને એટલે જ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, સુખ દુઃખ તડકો છોંડો, માન અપમાન બધું આવવાનું. કોઈ આપણને કટાક્ષથી કહે, કોઈ આપણને કટાક્ષથી કહે તો સામું ન બોલતા સહન કરવું, તેને ક્ષમાનો ગુણ કહે છે. ક્ષમા કરવાથી પોતાના હૈયામાં, પોતાના અંતરમાં અખંડ આનંદ વર્તે છે. કે વ્યવસ્થામાં છે, મોટા પુરુષ જીવમાંથી રાજી થાય છે. એટલે સહન કરવું પડે. આપણે બધું આ લોક માટે કરે, બધું કરીએ, પૈસા માટે કરીએ, બહેરાઓ માટે, છોકરાઓ માટે, બધું સહન કરીએ છીએ. પણ એ સત્સંગમાં સહન નથી કરતું. પણ સહન કરીએ સત્સંગ માટે, ભગવાન માટે, તો બધું થાય. દીકરીનો લગ્ન હોય તો આખી રાત આખા ઉજાગરા કરે, તે ઉજાગરો જ કહેવાય. પણ સત્સંગ માટે, કથા વાર્તા માટે, બ્રહ્મદર્શનની કથા વાર્તા હોય અને એમાં તો એ જાગરણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? જાગરણ. ને પેલો શું કર્યું? ઉજાગરો. કરવો જ પડે ને, તે ઉજાગરા કરવાના. તો આ સત્સંગ માટે તમે કરો ને, એ જાગરણ કર્યું કહેવાય. માટે મહારાજ કહે છે કે સુખ દુઃખ આવે એને સહન કરવું. સહન કરે છે તેટલું દુઃખ ભગવાનના સાચા સુખ માટે સહન કરતા નથી. સહન કર્યા એના સુખ મળતું નથી. કોઈ પણ વસ્તુ તમારે જોવી જો હોય તો થોડુંક તો સહન કરવું પડે. પૂરણપૂરી ખાવાની હારી લાગે, પણ પૂછી જુઓ માસીબાને બનાવવું તો કેટલું બધું તૈયારી કરવી પડે એની. અને ખાવા તો 10-15 મિનિટમાં લફાંગને ઉતરી ગઈ, જય સ્વામિનારાયણ. પણ એ પૂરણપૂરી બનાવવી હોય તો કોઈ પણ વસ્તુ બનાવે એનું કિંમત ચૂકવવી પડે છે. આ તો સારું છે, ભગવાનની દયા છે, તૈયાર ભોજન છે, રસોઈ તૈયાર છે. હે અમારા યોગી સ્વામીએ અને સંસારું કોઠાઈ તૈયાર રાખ્યું. પણ અમે પહેલાં ગામડે આવતા અહીં પોંદડી જઈએ ને જોભારા જઈએ ને મોજીદર ને નવા ગોમને નાગનેશ ને ઓહો હો કંથાર્યું ને અચાડું ને ચચોણું. તો સ્વામી છોકરો ખાય એવું કરો, છોકરો ખાય એવું કરો. તે અમારા હરિપ્રકાશ સ્વામી કે શું છોકરો ખાય એવું કરું, કે સ્વામી ગોફણિયા બનાવો, ખખરિયા ખખરિયા. પહેલાં તો કહેતા કે મોહનના લાડવા હોય એમાં એલચીનો હા હોય નહીં, આ તો હરિકૃષ્ણ મહારાજ માટે બનાવના. એટલે 2 એલચીના દોણા લાવે અને 1 પૈસા પર ખસખસ લાવે, એટલે ઘી લાવો. કે સ્વામી પહેલાં તો લાડુ બનાવવાનું કહેતા, હવે તો લાડુ બનાવવાનું કોઈ કહેતું જ નથી. કારણ કે માસીબા ભેંસો રાખવા તૈયાર જ નથી. એને છોણ મોજીદરથી લીમડી આમાં આવ્યા હોય અને જે સ્કૂટરનો સ્વાદ ચાખી ગયા હોય, છોણ વાસી દું કરે ન કરે? મારી દીકરી છોણ વાસી દું નહીં કરે. બાપ એ ધન્યવાદ શા માટે કરે? બરોબર છે. લાડુ બનાવો, હરિપ્રકાર કે લાવો ને બનાવી આપીએ. એકવાર તો હરિપ્રકાર ને સુખી પ્રકાશ 2 પ્રકાશ ભેગા થયા હતા. તે લાડુ બનાવવાનો હોય અને એમાં નવા ગામ જે હોય ને ચચાણા જે હોય ને રખડું, અને અમે ગયા હતા રામોદમાં, તો મારે બેટું કંઈક શું કહેવાય ધુમાડું જાય એવું જાર્યું જ નહીં. અને કે લાકડો, તે સ્વામી લાકડો ના મળે કપા

તે વાંઠ્યો, તે અડધી ભેની અને છોણા છોણા લાયા, છોણા લાયા. સ્વામી અને વડે રસો કહે પેલા કે કેરોસીન છે, કેરોસીન નહીં, પ્રાઇમસ છે, પ્રાઇમસ નથી. દેખ નાનો છોકરો તો આમાં પેલો સ્વયં છે ને, એવો સ્વયં એવો ક્યાં ગમે મારો વાલડો, એવો નાનો છોકરો કે હરિપ્રકાશ સ્વામી માહી કે પ્રાઇમસ છે, લઈ આવું કે લઈ આવે. તો છોકરો લેવા ગયો, કારણ કે પેલું ધુમાડો બહુ થાય ને સારું બહેને, ધુમાડો છોકરો લેવા ગયો. હવે છોકરો લેવા ગયો ને, પાંચ કલાક થયો, અડધો કલાક થયો, તો કે હારું છોકરો સાંભળી ગયું ને ગયું. પછી છોકરો લઈને આવ્યો તો હરિપ્રકાશ ચમ શેકવાની છે, પોપટ ભાઈની છે. ઓહો, તે મમ્મીએ પ્રાઇમર લઈ લીધો અને ઘાસેલ કાઢી લીધું અને કે આવું લઈ જાઓ, હવે લઈ જા કે. એટલે વાર લાગી છોકરાની સ્કબર થઈ જાય કે રસોઈ પોપટ ભાઈને એટલા કારોસીને આપણે આપવાનું. રસોઈ કરો, હવે લાડુ લાવે, કકરો લોટ લાવે, પાણી ગરમ કરવાનું, ઘોટીકડા પર પાણી ગરમ કરવાનું, મૂઠિયા વાળવાનો, પાછા એને તરવાના, એને પાછા ભાગવાના, ઘીન ખોંડ ભેરવવાનું અને પાછા વાળવાના અને ઠાકોરને ધરાવવાના, પછી જમતા ભાગવાના. નો પેન નો ગેન, બરોબર ને ભાઈ? શિખંડ ખાવા, તમે શિખંડ ઓછો ઉપર લફાક દઈને પડે છે, શિખંડ ખાવો છો તમે? આ તો બધું રેડીમેડ આર્ટ ફાસ્ટફૂડ, બાપાને દયા. પણ શિખંડ ખાવો હોય તો પેલા ગાય ભેંસ લાવવી પડે, એને પાછું દોહવું પડે, પછી આપણે દૂધને શું કરવાનું, આપણે સમજાવ્યું, પછી શું કરવાનું, ગાળવાનું. વાહ, ધન્યવાદ. ગાળવાનું દૂધ, પછી સીધું કંઈ થાય, થોડું ગરમ કરવું પડે, પાણીનો ભાગ બારી નાખવો પડે, પછી પાછું ઠારવું પડે, અને પછી પછી મેરવણ કરવાનું. તમારે જીબડી હોય અમલા બાપા મારી જાય હાપણની જેમ, શિખન શિખન શિખન ખાધી મળ્યું દૂધ, તો ઘડી ઘડી ઘૂંકાળ શું થાય લ્યા, એટલે સંસાર ઊભો થાય ને. જો દૂધ મળ્યું છે, બાપા શાંતિ રાખો, ઉનાળો હોય ને તો હવારમાં મેળ્યું તો હોજે મળે, અને શિયાળ હોય તો શિખન થઈ ગયો તો શું કરવું પડે, એને આમ મોધું પડે અથવા ખાટલા પર ફાટવી દે, અને પછી કરે તારે શિખન થાય અને હરિકૃષ્ણ મહાને ધરાવો ત્યારે આપણને મળે. જો આ વાત એમાં પાંચ મિનિટ નીકળી ગઈ શિખંડ લાડુની, ને ખાવામાં શિખંડ તો આમ લફા ખારું, દાંતવાળા ફડક ફડક બલાડો ચાટે ફડક ફડક. ત્યાં કહેવાનું શું, કોઈ પણ વસ્તુ તમારે મેળવવી હોય તો ભલે તમે તૈયાર લાવો તો ફદ્યા કમાવો પડે ને, એમને કંઈ મળે છે, એમ વસ્તુ મળતી નથી. તો આપણે ભગવાનને સંતને રાજી કરવા છે તો સહન કરવું જ પડે. તો યોગી બાપા પોતે બોલતા, અડવાણમાં જાય ને પેલા બાપા, યોગી બાપા અડવાણમાં પધારતા અને રોજ સંજાતી પછી છે કોઈ અડવાના બાપુ છે કાંઈ કોઈ છે, તે બાપા પોતે બોલતા

મન માન કહ્યું તું મારું તે કામ બગાડ્યું તારું. કડવા વચ્ચે મીઠા માની લેવા છે. હરિપ્રકાશ ભાઈ કહે ને રોજ હગાતા, આ ચૈત્ર મહિનો આવ્યો, ચૈત્ર મહિનો બેઠો, ચૈત્ર સુર પડવો, ગુડી પડવો, તો લીમડાનો રસ પીએ, લીમડાનો રસ પીવે, અને પાછા બે કે મીઠા મીઠા સબ પીવે, કડવા ન પીવે કોઈ. જો કડવા કડવા પીએ તો સબસે મીઠા હોય હરિરસ એસો હે મેરો ભાઈ, જે કોઈ પીવે સો અમારો હો જાય. તો બતા બોલો, હું બોલે એમ બોલો કે કડવા વચન મીઠા માણી લઈએ.

તું કહે તો ખીજાય નવા જઈએ, સદગુરુ

जाइए एक काल ए जैने आपण सुखिया दइए सदगुरु सदगुरु सदगुरु शरणे रोए हो जाइए तो योगी महाराज कहे छे કે સહનશક્તિ એ જબરો ગુણ છે. સહન કરવાથી પોતાના હૈયામાં આનંદના ફુવારા છૂટે છે અને મોટા પુરુષ જીવમાંથી રાજી થઈ જાય છે. સહનશક્તિ યોગી મહારાજ જે બોલે છે ને એ એના જીવનમાં મૂર્તિમાન હતું. એમણે સહન કર્યું છે. સત્તર વર્ષ સદગુરુ વિજ્ઞાનદાસ સ્વામીનો ભીડો ખમ્યા છે અને પછી આ સૂત્રો બોલ્યા છે. યોગીજી મહારાજ પોતે રાજકોટમાં બિરાજમાન હતા વિજ્ઞાન સ્વામીની જોડમાં અને બાપા રસોઈ કરતા હતા યોગીજી મહારાજ. વિજ્ઞાનદાસજી ગયા, યોગી શું કરો છો? સ્વામી હું રસોઈ. ગુરુને દુર્વાસાનો રુદ્રનો અવતાર હતા. ક્રોધ તો એમની ગૌમુખીમાં જ હતો અને સંતોની ભાષામાં ડબ્બાના અખંડ ધારક. ઘણા એવા હોય હાઈ ઇન્ફ્લેબલ કે આ છોકરો તારો છે, તારો તું લઈ જા. બેઠા છો કે ઊભો થાઉં, પેલું ભઢિયારું બળાવે ને ફળ નાખે, ફળ કરવા પાટું ઝીકે, એવા હોય બધા. હવે શું મળે એમાં? ગુરુના પેલી સુરતીગારો નહીં. એટલે સુરતીગારો સાંભળવી જ તમારે એકાદ બોલું. મારે કહ્યું ગાર તો કોઈને ક્યારેય ન દેવી. આ બધી એમાંથી થાય. એક સહનશક્તિ નહીં. સાસુઓના ઝઘડા કેમ થાય છે? સહનશક્તિનો ભાવ. બાપ દીકરાના ઝઘડા કેમ થાય છે? સહનશક્તિ. ગુરુ ચેલાના ઝઘડા કેમ થાય છે? સહનશક્તિનો અભાવ. યોગી મહારાજે કેટલું સહન કર્યું. બધું 12 લાખ શબ્દો પણ સહન કર્યા છે અને ભીડો પણ સહન કર્યો છે. બધું સહન કર્યું છે યોગી મહારાજ. તારે બાપા કહે છે 40 વર્ષ ધોકા ખાધા. કેટલા? તૈયે ગાદી પર બેઠા છે, અમતા નથી બેઠા. બરોબર છે મોટા ભાઈ? મનાય છે એમ પ્રમુખ સ્વામી પણ આજે ગાદી પર કેટલું બધું સહન કર્યું છે. માન અપમાન સુખ દુઃખ

ઝઘડાને સહન કરવાનું છે. સહન નથી થતું એટલે બધા જ ઝઘડા થાય છે અને આપણું મગજ જ જુદું હોય છે. એક ભાઈ કહે અમારા જમાઈ બહુ સારા. મેં કહું કેમ તમારા જમાઈ બહુ સારા? હું તો કંઈ ઓળખતો નથી. બાકી અમારા જમાઈ તો બહુ સારા. કેમ? કે અમારી બેબી કે એમ જ કરે છે. લ્યો તો તમારી બેબી કે એમ કે તમારા જમાઈ સારા લાગે છે. તારા તમારો છોકરો છે એની વહુ કેમ કે તમે બેટો વહુ ગેલો થઈ ગયો છે. લ્યો આ છે શું તમારું ગણ? તો આ ઝઘડા મટાવા હોય તો સહન શક્તિ કેરવો. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે કોકની તમારે ક્યાં દીકરાની વહુ તરીકે આવી એ કોકની દીકરી ખરી જ નહીં ભાઈ. ભૂપેન્દ્રભાઈ વહુને દીકરીની જેમ રાખો તો કશો વાંધો નહીં આવે. પણ આ ખબર નહીં હાવ ભૂલી જાય કે પાંચ વર્ષ પહેલાં હું વહુ હતી પણ એને એમ કે મારો વાળ આવ્યો છે. સહનશક્તિના અભાવ છે એટલે આ બધું દુઃખ થાય છે. તો સહન કરે તો યોગી બાબાને મહંત સ્વામીને કહ્યું હો વાળ ગુંભા પાટો માર ગારોનો તો વરસાદ સુરતી ગારો નહીં પણ ડફોર જેવું આમ છું તેમ છું. યોગી બાપા કાંઈ નહીં અને આપણે કોઈ મારે ને તો આપણે આમ કરીએ આમ કરીએ. બાપા કહે હું તો આમ ઊભો જ રહું. બાપા નાહી ના જાઉં કે ના ના નહીં. બાપા આમ હાથ ઊંચો ના કે ગુરુ ક્યારે આપણે પગડા બે ગુરુ રાજી થાય. પાણી પીવડાય તો ગુરુ રાજી થાય. ગુરુની પથારી કરે ગુરુ રાજી થઈ જાય. ગુરુનું પોટું ઊંચકી લે રાજી થાય. આ ગુરુ મારીને રાજી થાય આપણે મારીને રાજી ભલે મારે કે શું વાંધો છે. બાપા રાજી કેટલું સહન કર્યું. દ્રષ્ટાંત આપવા યોગી બાપા. ઈયળ છે ને એ કેવી હોય ઢેળા કરતી હોય અને કેટલી કોમળ હોય. બરાબર છે એટલે પહેલાં મારા

આયા છે ધીરુભાઈ મોજે દળ વાળા આયા છે. ઓ ધીરુભાઈ બરોબર છે ને, ઈયર જોઈ ને ઈયર કેટલી કોમળ હોય, પછી ઈયરને પકડી લાવે, પેલી ભમરી પકડી લાવે અને કેટલા ચટકા મારે. ધીરુભાઈ કહો, મોટા મોટા બેંકના પેલા એ છો, મોટા સહકારી મંડળીના મુખ્ય પ્રમુખ તંત્રી, કેટલા ચટકા મારે? 32 ચટકા. તારે પછી ઈયરમાંથી શું થાય? એ નિષ્કુઆ સાંઈ લખ્યું કે જેમ ભમરી ભરે ભાવે ચાટકો પલટવા, ઈયરનું અંગ પલટવા.

રંગ આપવા આપણો રંગ સંત વિના રે સાચી કોણ ખંભો સહન કરવું તો ખરું. ઈયર છે ભમણીના ચટકા ખમે છે તો ઈયરમાંથી શું થાય છે તો આપણે શું થવાનું છે મોટા ભાઈ? અક્ષરરૂપ થવાનું છે, ભ્રમરૂપ થવાનું છે, ગુણાતીત થવાનું છે. તો શબ્દ સહન ના કરે બરાબર. એટલે ગુરુ ગુણાતીતાન સ્વામી કહેતા કે આવા સાધુ તો ખાસડા મારે, હું મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, અને બીજા મસૂરના ગાદલામાં સુખાડી મૂકે, સુવાડી મૂકે તો પણ ક્યાં નોકે, નરકમાં નોકે. એટલે ખાડા શું, કેમ રવિસભામાં આવતો નથી લ્યા બોલ, કેમ ઘર સભા કરતો નથી લ્યા બોલ. તમે વર્ષો પહેલા મને એ કે ચચાણામાં બાપુને દૂધ ઉપાડ્યું કે લઈ જતા દૂધના ડેગડા લઈ જા, નહીં જોયે કે નહીં ધોન પૂજા કરતા નહીં, નહીં જોયે દૂધના ડેગડા. અમારા ગુરુ મહારાજ બહુ કડક હતા, ગુરુભાઈ દરબાર જોડે દરબારના મૂછવામાં આમ કરવા માંડ્યું બે જાય. તો કહેવાનું શું છે, આવા વચન કેમ રવિ સભા કેમ નથી કરતા, કેમ ઘર સભા નથી કરતા, કેમ સત્સંગ શિક્ષણ પરીક્ષા નથી આપી, કેમ બાલી ખાણી પીણી ટીવી બંધ કર, એ બધું કડવું લાગે છે. એ કડવું લાગે ને, પણ કડવા જો વચનો પીશો ને તો જ આ સંત અમર થઈ જાય. આ સહન શક્તિનો અભાવ છે. એટલે દાખલ જે હો વાર યોગી મહારાજને ગુમ્મા પાટું માર, બાપા કે મારવા દો. એકવાર તો હોખડામાં યોગી મહારાજને ઉપરથી નાખ્યા, ગુરુ ઉપરથી નાખ્યા, એ તો આપણા ભાગ્ય હશે. અને જેને શ્રીજીના રખવાળા હોય, શાસ્ત્રી મહારાજના રખવાળા હોય, એને કાંઈ ના થાય. વિજ્ઞાન દાસે એક તક યોગી મહારાજને અપમાન કરવાની ખાલી જવા દીધી નથી. અને નિર્ગુણ સ્વામી અને પરમપૂજ્ય શાસ્ત્રી મહારાજે યોગી મહારાજના વખાણ કરવા એક તક જવા દીધી નથી. આટલો જ એક જ વાર વિજ્ઞાન દાસે યોગી મહારાજના વખાણ કર્યા છે, એક જ વાર ગાર્યાધર્મ પારાયણથી. અને વિજ્ઞાન દાસને બધા હરિભક્તો નવડાવવા ગયા ને કે નાના મને ના નવડાવશે ભાઈ સાહેબ, આ જોગી નવડાવો, અમારો બહુ ભીડો ગીડો. એક જ વાર વિજ્ઞાન દાસે વખાણ ન કરે, ખબર નહીં વિજ્ઞાન દાસ એ આપણને આ યોગી બાપા શોર્ટ. અને નિસ્વાદીપણાનું પેપર કાઢવાનું છે તો તમે જાણપણા રૂપ રહો ને, જાણપણા રૂપ ને બધાને આપશે લાડુ ને દાળભાત શાક અને મને હુકો રોટલો ને છાશ, મને જાણપણું આવે. પણ આ તો ઓચિંતું પેપર નીકળે. પણ યોગી યોગી મહારાજ જમવા બેઠા પછી યોગી એટલે બહાર ઊભા થઈ જાઉં, ત્રીજા પ્રકારની બહારમી વાત બોલો. એટલે બોલી ગયા કે બ્રહ્મ મહારાજને પુરુષોત્તમ જાણે અક્ષરધામ જવાય ને બ્રહ્મ મહારાજ સેવામ રહ્યો, મહારાજને પુરુષોત્તમ જાણે ધોણીપુર બોલી ગયા. એટલે ગુરુએ જાણે કાં તો શિકાર ખાલી ગયો, એટલે જોડે તુંબડી પડી હતી આખી દેદી પણ પી જાઓ, બાપા પી ગયા. એકવાર જમવા બેઠા યોગી બા, યોગી પચવા નાખેલું આજે અપ્પા. એટલે હું કરું પણ તું અને અપ્પા કરાવું, મારું પત્ર ફરી વાર બોલે જ નહીં એની જાય. પણ યોગી બાપા કે ના, આપણે ગુરુ હમું બોલાય જ નહીં, ગુરુ કહે એ હારા માટે જ કહે, સમજ્યા? કિંગ ડસ નો રોંગ, નો આર્ગ્યુમેન્ટ. એ જોગી મારા રાજકોટમાં હતા, રસોઈ કરતા હતા, રોટલી વણતા હતા, અને રોટલી હાઈ ક્લાસ આમ પૃથ્વીના દાડા જેવી આમ મોટો થાય, ઘોર છે ને ડડો દાદાજી રોટલી થાય, હિન્દુસ્તાનનો નકશો થાય તો બરાબર. તો યોગી આમ આમ વેલર માર્યા તો બાબા આંકડો આમ થઈ ગયો. અને પછી ગુરુનું શું કે ભૂત ભરાયું ખબર નહીં, એકાંત

તો ત્યાં બીજું ભૂત વાળી ગયું છે, તે ખોણસી લીધી અને આમ કરી આમ કરી આમ કરી લોચો કાઢી નાખ્યો. યોગી મહારાજ એમ કૃષ્ણ રહે ગુરુ જતો રહ્યો નિષ્ઠુર હાવ આવા. બાપા તેને તું સહન કર, અને જો સહન કરે છે તો મોટા પુરુષ જીવમાંથી ખરેખર રાજી થાય છે. હવે થોડુંક જૂનું દાખલો, એક દાખલો, કારણ કે આ ટાઈમ તો થઈ ગયો, તમે બધા સમજો છો પણ મારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યો છું. ભગવાન રામચંદ્રે રાવણનો નાશ કર્યો અને લંકામાંથી અયોધ્યામાં પધાર્યા. પુષ્પક વિમાન, પુષ્પક વિમાનમાં રામચંદ્ર ભગવાન આખી અયોધ્યા નગરી શણગારેલી, લાઇટ એન્ડ સાઉન્ડ બધે, આજ મારે ઘેર થાય લીલા લે, સંતો પધારે મારે આંગળી, સ્વાગતમ શુભ સ્વાગતમ, ગામ ગામ મોલે મોલે રંગોરી પૂરી ડેકોરેશન, પછી તોપણ સલામી ને નાચ ગાન બધું થયું. આખી અયોધ્યા નગરી ભેગી, કારણ કે તમાહન તેવડું હોય નહીં, રામચંદ્ર ભગવાન એવા હતા. એટલે પછી રામચંદ્ર આખું અયોધ્યા નગરી ભેગી થઈ કે હવે જુઓ, સીતાજીને કહે છે તમે રાવણના ઘરમાં જઈને આવ્યા, હું મર્યાદા પુરુષોત્તમ, હું બધું જાણું છું કે તમે 100% હોનું છો, પણ આ લોકો શું સમજશે. એટલે કહે છે તમે અગ્નિ પરીક્ષા આપો, બરાબર છે, અને સીતા માતા આમ ફાગણ સુદ પૂનમ ઓરી જેવા લાકડા હોય એમાં પ્રવેશ આપ્યા કે જો રાવણને હું રહીશું પણ મને જો રામચંદ્ર ભગવાનના મન કર્મ વચને પણ બીજાનું, અને જો રામચંદ્ર

કે પ્રજા સુખી છે દુઃખી છે, હતાના મિનિસ્ટર જેવું નહીં, ગરીબી હટાવો, બસ અમારી હતી ગઈ તમારી ગરીબી હટાવો, ગરીબી હટાવો. અમારા સાથી કે એટલે આજુબાજુ નામ કહો અહીં મૂકો, કે શાસ્ત્રી કે લાડુ માંગશો, લાડુ કે પડી રહેશે પડી રહેશે. શ્વેત ગુરુ કે ખાઈ ગયા કે મેં એમ કહ્યું હતું પેટમાં પડ્યું રહેશે, બહાર ક્યાં પડ્યું રહે, શું કરે આવે તે વિચાર તો કરો. રામચંદ્ર ભગવાન શિયાળી તરીકે રાત્રે નીકળ્યા છે, તે ધોબી ધોબણ બાસતો હતો, તો પેલો ધોબી કે અલી બહાર નીકળ, મારા ઘરમાં પહેરીશ નહીં, નહીં તારો ટોટ્યો ભાગી નાખીશ, કે એ તો દશરથનો રામડો એવો કે રાવણના ઘરમાં ગયેલી સીતારા કે હું ના રાખું, ને કર બહાર, કે તારો ટોંટ્યો તોડી નાખ મારા ઘરમાં બેઠી તું. અને રામચંદ્ર ભગવાને સાંભળ્યું, આય હાય આ શુદ્ધ સ્વરૂપ છે ને, શું કહેવાય આને, લોકો પાસારું જુઠ્ઠું કલંક. ભગવાન કે મર્યાદા સ્થાપી હતી આટલું ના ચાલે. એટલે સવારમાં એમના નાના ભાઈને બોલાયા, લખમણને કહ્યું કે તમારી ભાભીને અમારા ધર્મપત્ની વામ ઋષિના આશ્રમમાં મૂક્યા. લક્ષ્મણજી તો ચીઠીના ચાકર, તે વખતે વાહન નહોતું, અત્યારે તો મશીનજી ગાડી કે રોલ્સ રોય ગાડી જોડાયો, પણ રથ જોડાયો ચાર ઘોડાનો. અને સીતાજીને હેળો થાવ તૈયાર, તો સીતાજીને મનમાં આજે સન્ડે ફોર સ્વામી શી ખરું, પણ આપણે મારા દિયર બહુ રાજી થયા છે, મને ચોપાટી પર લઈ જશે, આ આઈસ્ક્રીમ ખવડાવશે અને બરફના ગોટા ખાઈશું, પોંકવાળા ખાઈશું અને બધા પાછા આવશું. રથમાં બેઠા સીતાજી, લક્ષ્મણ વીરાયો રથ વાંક્યો, જોજો તમારા વાલ્મીકિ ઋષિનો આશ્રમ આવી ગયો. અને પછી ફરમાન બતાવવું પડે ને કે આ મોટા ભાઈનો ઓર્ડર છે કે હવે તમારે અમારી પાસે પાછા આવવાનું. લક્ષ્મણજી રવરા મંડ્યા. સીતાજી છેલ્લાનું 11મું વચનામત બરાબર છે, સીતાજી પણ મહારાજે સીતાજીની વખાણ સમજણ વખાણી, સીતાજી પણ રડવા માંડ્યા. એ જોઈને લક્ષ્મણજી વધુ ઉદાસ થઈ ગયા. ત્યારે શું બોલે છે સીતાજી, એ શબ્દો વાંચજો ઘેર જઈને. સીતાજી કહે છે, લક્ષ્મણજી વીરા તમે રોશો નહીં, આ આર્ય સંનારી શું બોલે છે, સીતા માતા શું બોલે છે, એના શબ્દો નોંધવા છે. પહેલું વાક્ય કહે છે, રઘુનાથજી અતિ કૃપારૂ છે. શું કહે છે સીતા માતા, કે રઘુનાથજી અતિ કૃપારૂ છે, તો લોકા પર સારું મને વનમાં મૂકી, પણ હવે પોતે મનમાં દુઃખી થશે, મેં સીતાને વગર વાંકે મૂકી દી, માટે સીતાના દુઃખે દુઃખ પામશે. મારે કહે સીતાના દુઃખે તમે દુઃખ પામશો, માં એ તો વાલ્મીકિ ઋષિના આશ્રમમાં બેસીને સુખે તમારું ભજન. આજે બાયડી હોય શું કે તમે ઓંધરા હતા, અગ્નિ પરીક્ષા આપી તમે ઓંધરા હતા, અને તમે કાચા કોણના ખરાક નહીં, એ હારો ધોબો કે એનું મન જ મારું મનાવું નથી, હું ધોબા કરતા ગઈ. અને પછી આવું જો કરે ને તો કોર્ટમાં ઊભો રાખીને તારી જોડે ખોળ રાખીને ના લઉં તો હું ફલાના પેટની નહીં. આ ઝઘડા એના થાય છે, સહનશક્તિનો અભાવ છે, વાત વાતમાં છૂટા છેડા. પછી લગ્ન કરે બધું કહેશે મારા ભાઈ બ્રહ્મદર્શન સ્વામી, લગ્ન કેટલા ધામધૂમથી કરાવે, ઘાસ થઈ છોટી મરી ગયો, ત્યાં પહેલાં જ મરવું. સહન શક્તિનો અભાવ છે, તો સહન કરે તો સીતા માતાએ કેટલું સહન કર્યું છે વિચાર કરો. કૃષ્ણ ભગવાન હતા.

પાછા અંદર જાદવો બાજ્યા અને જય દેવ મુક્તાન સ્વામીએ લખ્યું કે જુઓ વસુદેવ દેવકી બંદરયા, જુઓ વસુદેવ દેવકી બંદરયા, બહુકારે બંધન દૂર થયા, હરિપુત્ર તોય મહા દુઃખ સયા, હરિપુત્ર તોય મહા દુઃખ સયા, હરિજન થઈને.

હિંમત નવહારી. તો શ્રીજી મહારાજ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરે કે હે પ્રમુખ સ્વામી મહારાજ, અમને સહન શક્તિ આપજો અને

0: સહન કરશો તો આપણી પર શ્રીજી મહારાજ, યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અતિશય અતિશય અતિશય રાજી થાહે. જય સ્વામી.
1: આવી રીતે પાડી દેતો હોય છે. સારંગપુરની બાજુમાં ઝિંઝર ગામ છે, ત્યાં આગળ આખું ચાર ધામની યાત્રા કરીને એક બાવો પોતે આવેલો અને ત્યાં આગળ પોતે રહેતો હતો અને ગામની જે કંઈ બધી ભાવિક સ્ત્રીઓ હોય એ રોજ એની સેવા કરવા માટે આવે અને આવી રીતે કપડાં ધોઈ દે, એના પગ દબાવી દે વગેરે બધી સેવા કરતી. અને એમ કરતાં કરતાં બે ચાર દિવસની અંદર બાવો ભ્રષ્ટ થઈ ગયો અને આવી રીતનું બધું કલંક એને બેઠું. પછી આવી રીતે રડવા માંડ્યો કે આવી રીતે ઝિંઝરી મેં સબ ડબોયા, બદ્રીનાથ ડબોયા અને કેદારનાથ ડબોયા. પછી બોલ્યા કરે કે ઝિંઝરી મેં આકે સબ ડબ્યા. તો પહેલાં ભાન નહોતું પડતું કે આવી રીતે પગ દબાવવા બોલાવો છો તો બધું ડબાડવાનું જ છે. તો આ રીતની બધી પરિસ્થિતિ એ થતી જ હોય છે કે કામથી ભલભલા લોકો એ પોતે પરાભવ પામેલા છે. એટલે શ્રીજી મહારાજ આપણને એ પણ સમજાવે છે કે સત્સંગની અંદર કે જીવનની અંદર આને લીધે કેટલી બધી હેરાનગતિ માણસને થતી હોય છે. તમે આજે વિશ્વમાં જુઓ તો સૌથી ભયાનક રોગ એઇડ્સ, તો એનું પણ જે આપણને આવી રીતે ભેટ મળી એનું કારણ શું? તો આ કામ, કે આ વ્યભિચારનો જે દોષ, એને લીધે આજે વિશ્વભરની અંદર આખો રોગ પ્રસરી ગયેલો છે. કોઈ એની દવા હજી શોધાઈ શકાય નથી અને 2000 ની સાલ સુધીની અંદર તો લાખો માણસો એની અંદર મૃત્યુ પામશે. તો આ પ્રકારની એક જગતની અંદર પણ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. અમેરિકાની અંદર 19 વર્ષની ઉંમર સુધીની 70% કુંવારી કન્યાઓ એ પોતે માતા બની ચૂકી છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવી પ્રકારની ત્યાં પરિસ્થિતિ સર્જાઈ ગયેલી. વર્ષે 10 લાખથી પણ વધારે કન્યાઓ એ કુંવારી હોવા છતાં પણ ત્યાં આગળ માતા બની રહેલી છે. ત્યારે આ વ્યભિચારને લીધે અમેરિકા જેવા બહાર પરિસ્થિતિ એવી થઈ છે. આપણે તો પોતે શુદ્ધપણે રહેતા હોઈએ પરંતુ એવો જો સહવાસ થઈ જાય તો એની અંદર પણ આ બધું આપણું આખું શરીર એની અંદર ખલાસ થતું હોય છે. તો મહારાજ આપણને આ સમજાવે છે કે જીવનની અંદર આ દોષનો પણ આપણે ત્યાગ કરવો. ગોવિંદાનંદ સ્વામી આપણે વાત કરેલી કે રાજાની દાસી મળી પરંતુ એને પણ મૂકીને પોતે ભગવાન ભજવા માટે નીકળી ગયા. ચિત્રકેતુ રાજાએ 1 કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરી લીધું. કચ્છની વાત ઉપનિષદોમાં આવે છે કે પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે ભણવા ગયેલો, શુક્રાચાર્યની જે દીકરી હતી એને આ કચ્છની અંદર મોહ ઉત્પન્ન થયો અને એણે પોતે લગ્ન કરવાની વાત કરી. પહેલાં એ કહ્યું કે મારી આવી રીતે ગુરુ પુત્રી છે તો મારા માટે ભગીની એટલે કે બેન તુલ્ય કહેવાય, એટલે મારે તમારી સાથે લગ્ન થાય જ નહીં. પછી એણે પોતાના બાપને વાત કરી કે આને કહો કે મારી સાથે પરણે. કચ્છ કે આ બની શકે એવું જ નથી, કારણ કે તમારી પુત્રી એ તો મારા માટે પૂજનીય કહેવાય. ત્યારે પછી શુક્રાચાર્ય કહે છે કે તું જો મારી દીકરીની સાથે લગ્ન નહીં કરે તો જે કંઈ મેં તને વિદ્યા ભણાવી છે એ બધી જ વિદ્યા તું ભૂલી જઈશ, કે હું વહેલે વિદ્યા ભૂલી જાઉં પરંતુ મારા જે સંસ્કાર છે એનું કદાપી ભૂલવા નહીં. તો બધી વિદ્યા ભૂલીને એ પોતે પાછો આવે. ઉપનિષદની વિદ્યાને અમર કરી દીધી, સંજીવની વિદ્યા ભલે પોતે ભૂલી ગયો, પણ આવા બધા આવી રીતે દ્રષ્ટાંત એની સામે નજર રાખીએ ત્યારે આપણને આ પ્રકારનું વર્તમાન પાળવાની પ્રેરણા મળે. તો એ વાત મહારાજ આપણને સમજાવી. પ્રથમના 34માં એનું નિષ્કામી વર્તમાન કહેવાય અને સાધુને અષ્ટ પ્રકારે આ સ્ત્રીનો ત્યાગે એનું નિષ્કામી વર્તમાન કહેવાય. આ નિયમની અંદર જેટલો ફેર પડે એટલો એને સત્સંગની અંદર ક્લેશ થાય છે. તો એનાથી દૂર રહેવાની મહારાજ એની અંદર શ્રીજી મહારાજ એકલ શૃંગીનું આખ્યાન એ પોતે સમજાવે છે કે ભ્રષ્ટ હસ્વ ધર્માત સ મુનિ રસા સ્વાદેન તામ રુધિ ચિંતયન વિહવલો વિહાસિત ગ્રહગ્રસ્ત ઇવોન્મદઃ. એકલ શૃંગીને સ્ત્રી પુરુષનું ભાન હતું ને એવી એની સ્થિતિ હતી, પરંતુ એ ગણિકાએ એને બધા સ્વાદિષ્ટ ફળો ખવડાવી ખવડાવીને એના નિયમની અંદરથી ભ્રષ્ટ કર્યો. એટલે મહારાજ કહે છે કે આ રીતે આ સ્વાદનો જે સ્વભાવ છે એ પણ આપણને ઘણો બધો નડતો હોય છે જીવનમાં અને સત્સંગમાં બંને જગ્યાએ. ગઈકાલે આપણે લવ્યા દરજીની વાત કરેલી કે લવ્યા દરજીને એક સ્વાદનો સ્વભાવ હતો, એમાં એની પત્નીને એણે પોતે મારી નાખી. એવો આધુનિક લવ્યો મુંબઈની અંદર હમણાં થઈ ગયો, ગૌતમ ગાસ્ટે કરીને, એણે પોતાની પત્નીની કઢી માટે 20મા માળેથી નીચે ફેંકી દીધી. અત્યારે પોતે જેલની હવા ખાય છે અને એની પત્ની ધામમાં પહોંચી ગઈ. તો આ સ્વાદને લીધે કેટલા બધા કુટુંબો એ બધા બરબાદ થતા હોય છે એ પણ આપણને ખ્યાલ આવે. ગંગારામ ઉમરેઠના હતા, આંબલી સારું મહારાજનો સમાગમ મૂકીને પાછા ઘર ભેગા થઈ ગયા. તો આ પ્રકારની તકલીફ સ્વાદને લીધે એક આપણને થતી હોય છે. પણ સ્વામી કહે છે કે ભગવાનને ધરાવીને જે આવે જમી લેવું, એ આપણું નિસ્વાદી વર્તમાન. કોઈ એવો ભરખો રાખવો નહીં કે આ જ મળવું જોઈએ અને આવું જ મળવું જોઈએ. મહારાજની દયાથી જે વખતે જે મળે સારું મળે તો સારું અને

માન્ય મળે તો સામાન્ય, પણ જો ચલાવી લઈએ તો સત્સંગની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં. 88 સાલમાં સ્વામી શ્રી પરદેશ ગયેલા અને ત્યાં આગળ બ્રહ્મતીર્થ સ્વામી એમની સેવામાં હતા રસોઈ બનાવવાની, તો લગભગ 9-1 મહિના સુધી રોજ 3 ટાઈમ આ બ્રહ્મતીર્થ સ્વામી સ્વામીને જમાડતા. પછી જ્યારે પ્રવાસ પૂરો કરીને પાછા આવ્યા સારંગપુરની અંદર, ત્યારે બધા સંતોએ ઇન્ટરવ્યૂ લીધો અને પૂછ્યું એમને કે તમે સ્વામી સાથે 9 મહિના રહ્યા, પરંતુ સ્વામીશ્રીને શું ભાવે છે એ તમે અમને કહો. કે હું હજી નક્કી જ કરી શક્યો નથી શું સ્વામીને ભાવે છે. જે થાળમાં મૂકે બધું જમી જાય, કોઈ ફરિયાદ નહીં, ખાટું છે, ખારું છે, તીખું છે, કોઈ ઓર્ડર નહીં કે આજે આ બનાવજો, આજે આ બનાવજો, કશું જ નહીં. ત્યારે આ પ્રકારની એમની સ્થિતિ છે. એમને તો હરિભક્તો આમ જે માગે બનાવી આપવા માટે તૈયાર હોય, સંતો પણ જે માગે તૈયાર કરી આપે એવું છે, પરંતુ છતાં પણ નિસ્વાદી વર્તમાન. તો કોઈ પણ પ્રકારનો એમને આ સ્વાદે કરીને ક્લેશ થતો નથી. તો આપણને મહારાજ એ પણ સમજાવે છે કે આ સત્સંગની અંદર સ્વાદ એક સામાન્ય વસ્તુ છે, પણ એના માટે આપણે આ મહામુદો સત્સંગ મૂકી દઈએ. 2 રૂપિયાનો ચાનો પ્યાલો જો મંદિરમાં ગયા ન મળે સમયમાં, તો આ સત્સંગની અંદર કાંઈ બરકત નથી. હવે ચા તો બહાર લારી ઉપર મળતી હોય, એના માટે ઓછા કે આપણે સમયમાં જઈએ છીએ, પણ આ સ્વાદ જો હોય તો આવી તકલીફ આપણને થઈ જાય. અરે પાણીના પ્યાલા માટે સત્સંગ મૂકીને જતા રહેલા છે એવા પણ દાખલા સત્સંગની અંદર બનેલા છે, ત્યારે આપણને આ સ્વાદ પણ કેટલો બધો નડે છે એ મારા સમજાવે છે. તો એને મૂકી દેવાનું, જેમ પર્વતભાઈ 7 દિવસ સુધી ગઢડામાં ખાલી ચણા ફાંકીને રહ્યા, કોઈએ પૂછ્યું નહીં એમને કે તમારે જમવાનું શું થાય છે. અને એમણે લગભગ 16 કળશી અનાજ એ ધર્માદાની અંદર આપેલું, અને પછી આવી પરિસ્થિતિ સર્જાઈ. હજી કશું સત્સંગમાં સેવા કરી ના હોય અને કંઈ આપણી આગતા સ્વાગતા ના થાય તો બરાબર છે, પરંતુ આટલું બધું આપણે ઘસાતા હોઈએ, સેવા કરી હોય અને પછી જ્યારે આવું બને ત્યારે માણસને લાગી આવે. પણ પર્વતભાઈ આટલા મોટા પટેલ, આટલી બધી આપણે સેવા કરેલી, છતાં પણ એમને 7 દિવસ સુધી જમવાનો મેળ જ પડ્યો નહીં ગઢડાની અંદર. મહારાજ પોતે હાજર હતા તો પણ આવું થયું, છતાં પણ પર્વતભાઈનું મન ઉદાસ થયું નહીં. એમને ન થયું કે હાલત થેલી લઈને ઘર ભેગા અગતરાઈ જતા રહીએ, ઘેર બેઠા સત્સંગ કરીશું. તો જો આ સ્વાદને જીતી લીધેલો તો કોઈ પ્રકારની તકલીફ એમને સત્સંગમાં પડી નહીં. તો મહારાજ એ પણ આપણને સમજાવે છે કે આ સ્વાદની અંદર જે વખતે જે મળે એનાથી આપણે ચલાવી લેવું, તો આ તકલીફ આપણને નડે નહીં. ત્યાર પછી સ્નેહની વાત કરે છે, એમાં ભરતજીનું આખ્યાન કહ્યું. એ ભરતજી ઋષભદેવ ભગવાનના દીકરા કહેવાય. રાજ્ય ત્યાં કરીને વનમાં ગયા તો એ મૃગલાની અંદર બંધાઈ ગયા. માટે આપણે કોઈ રીતે જગતની અંદર, જગતની વ્યક્તિઓમાં કે જગતના પદાર્થમાં સ્નેહ રાખવો જોઈએ નહીં. ફરજ બધી અદા કરવાની, પરંતુ વૃત્તિ ભગવાન અને સંતની અંદર. જો જ્યાં ત્યાં સ્નેહ કર્યા કરીએ તો પછી જેમાં સ્નેહ હોય અંતકાળે એ સાંભળી આવે ને એવી ગતિ આપણી થઈ જાય. જાંબુડા ગામનો હીરો આયર કરીને એક મહારાજનો સત્સંગી હતો. મહારાજ એને લેવા આવે અંતકાળે કે હજી મહારાજ મારી ઝીણિયાને પરણાવવાની ઈચ્છા છે, એનો દીકરો હશે કે આને પરણાવી લો પછી તમે મને લઈ જજો. મારું કે મહારાજ કે સારું ત્યારે. અને આવી રીતે એને મહારાજે દેહ લીધો નહીં એનો. પછી તો આ ઝીણીઓ કંઈ ખેતરમાં કામ કરવા ગયો હશે અને સાપ કર્યો તે મરી ગયો પરણાયા પહેલાં જ. અને પછી પસ્તાવો થયો કે હવે મહારાજ ક્યારે લેવા આવશે. પણ પછી મહારાજ ઓછા કે નવરા હતા કે વારે વારે આવી રીતે ધક્કા ખાય. એટલે મહારાજે પછી આવી રીતે રાખ્યો થોડાક દિવસ એને પૃથ્વી ઉપર. અને બરાબરનું હેરાન થયો કે મેં ક્યાં આવી ઈચ્છા કરી. મહારાજ સાક્ષાત મારો હાથ પકડવા આવ્યા અને મારા દીકરાની અંદર આસક્તિને લીધે આજે હું અક્ષરધામની અંદર ગયો નહીં. અને પછી તો પારાવાર પસ્તાવો થયો અને વિહારીલાલજી મહારાજને પ્રાર્થના કરી, ત્યારે માંડ માંડ પછી મહારાજને તેડવા માટે આવ્યા. પણ જો આ દીકરાની આસક્તિને લીધે કેટલું બધું આવી રીતે લંબાઈ ગયું અક્ષરધામની અંદર જવાનું. ત્યારે આવ્યા પણ જાણ્યું કે આને વાડીમાં જી વાસના છે. તો 6 મહિના પાછો રાખ્યો અને પછી પ્રાર્થના બહુ કરી કે મહારાજ હવે ક્યાંય આસક્તિ રાખી નથી, બધી રીતે તમારી અંદર જ વૃત્તિ જોડી રાખી છે, માટે લેવા માટે આવો. અને પછી મહારાજની પ્રાર્થના સાંભળીને એને તેડી ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે સામાન્ય વસ્તુમાં આસક્તિ હોય પણ એને લીધે કેટલું મોટું નુકસાન એ આપણને થતું હોય છે. ડબ્બાની અંદર એક ડોશી રહેતા હતા, એની પાસે 13 રૂપિયાની મૂડી. મહારાજે કહ્યું કે અમારા યજ્ઞ કરાવો છે એની અંદર આપો ને. મહારાજ કે ના, મારી દીકરી માટે રહેવા દો, કે દીકરી માટે રાખી મૂકી છે, તમને તો આપનારા ગણાય મળશે. મહારાજ કે સારું ત્યારે. અને દીકરી ધામમાં જતી રહી અને ડોશી આવી રીતે 13 રૂપિયાની આસક્તિને લીધે ભૂત થયા પછી ગામની અંદર. તો આ પ્રકારની પરિસ્થિતિ આપણને થઈ જતી હોય છે. તો રૂપિયાય ન દેવાના અને અક્ષરધામની અંદર ન જવાયું. તો આ બે રીતે આ ડોશીને માર પડ્યો. તો મહારાજ સમજ્યા છે કે આવો સ્નેહ એ કોઈ પણ જગ્યાએ આપણે રાખવો નહીં. આપણી પ્રકૃતિ છે ચોંટવાની. સ્વામીએ કહ્યું ને કે જીવ કાં તો ભગવાનમાં ચાંટે કાં તો માયામાં ચાંટે, આધાર વગર રહી શકતો નથી. પરંતુ હવે આપણને સંત અને ભગવાન મળ્યા છે તો એની અંદર આપણી મનની વૃત્તિ પરવાનો

પ્રયત્ન કરવો. તો એ વાત મહારાજે સમજાવી અને ત્યાર પછી મહારાજ છેલ્લે માનની વાત કરે છે. માનની વાતની અંદર દક્ષનું દ્રષ્ટાંત આપે છે કે દક્ષ પ્રજાપતિ એકવાર શિવજીને મળવા માટે ગયા પણ શિવ ધ્યાનમાં બેઠેલા એટલે એમનું કંઈ સન્માન કર્યું નહીં એટલે દક્ષને એકદમ ક્રોધ આવી ગયો કે આ હું આટલો મોટો માણસ આવ્યો અને આવી રીતે એનો વેવાય કેવો, કારણ કે પાર્વતીજીને એમણે પોતે શિવજીની સાથે પરણાવેલા છતાં પણ કંઈ મારું સન્માન કરતા નથી અને પછી એમણે શિવજીનું અપમાન કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું અને યજ્ઞમાં બધાને આમંત્રણ આપ્યું પરંતુ શિવજીને કંકોત્રી મોકલી નહીં એટલે બધા વિમાનો લઈને દેવતાઓ તો યજ્ઞમાં જવા માંડ્યા અને પાર્વતીજી જોયા કરે કે આપણા ઘર ઉપરથી બધા વિમાનો કઈ બાજુ જાય છે. પૂછ્યું કે ક્યાં જાઓ છો કે ખબર નથી તમારા બાપે યજ્ઞ કર્યો છે, ત્યારે કે ના અમારે કંઈ કંકોત્રી આવી નથી. શિવજીને પૂછ્યું કે આમ આવી હોય ને કંઈક એક બાજુ ખૂણા મૂકી રાખી હોય એમણે, એટલે કે આપણે આવી રીતે યજ્ઞમાં જવાનું નથી કે ના આપણને બોલાવ્યા નથી, આપણું અપમાન કરવા જ આ યજ્ઞ કર્યો છે કે ના મારે તો જવું જ છે. ત્યારે એણે પછી હઠ પકડી શિવજી કે ત્યાં કંઈ જવામાં સાર નથી, ભૂંડું થશે, પણ પાર્વતીજી પોતે માન્યા નહીં અને ત્યાં આગળ ગયા ને બધી ધમાલ થઈ, દક્ષનું મુખ બકરાનું થઈ ગયું, શિવજીના ગણો સાથે બધાને યુદ્ધ થયું, એની અંદર પાર્વતીજી યજ્ઞમાં બળીને મરી ગયા અને વળી પાછા કેટલા વર્ષો તપ કર્યું ત્યારે શિવજીનો મેળાપ થયો અને બધી તકલીફ ઊભી થઈ ગઈ. પણ આ એક કારણ શું, એનું માન કે મારું સન્માન શિવજીએ કર્યું નહીં. હવે આવું એક માનને લીધે આટલી મોટી તકલીફ એ દક્ષને થઈ ગઈ. તો મહારાજ સમજાવે છે કે માન પણ આપણે રાખવું નહીં. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. મહારાજ કહે છે કે જે દાસનો દાસ થઈને સત્સંગમાં રહે છે એની ભક્તિ અમે સ્વીકારીએ છીએ, જે અટંટ થઈને રહે તેની ભક્તિ અમે કોઈ દિવસ સ્વીકારતા નથી. માણસને બધી જગ્યાએ માન મૂકી દે પણ એની પ્રકૃતિ કેવી છે કે ભગવાનને સંત આગળ જે પોતે માન રાખે, બાર આમ સિનેમાની લાઇનમાં ઊભો હોય તેને ત્યાં કોઈ દાડ વિચાર ન આવે કે મારે અહીંયા ઊભું રહેવું પડે છે, કોઈ મારું આવી રીતે દરકાર નથી રાખતું. પણ જેવો મંદિરમાં આવે અને કંઈક આવી રીતે આગું પાછું થાય તરત એને આ સ્વભાવ બહાર આવી જાય કે મંદિરમાં ગયા પણ કાંઈ વ્યવસ્થા થઈ નહીં. ક્રિકેટ જોવા જાય તો ત્યાં કોણ પાણી પાવા આવે છે ને સ્ટેડિયમની અંદર, તો ત્યાં આગળ બેસી રહે એમને એમ. અને આ મંદિરની અંદર જો સહેજ વ્યવસ્થામાં આગું પાછું થાય તરત મન ઊંચું થઈ જાય. તો જ્યાં માન રાખવાનું હોય ત્યાં મૂકી દે છે અને જ્યાં માન મૂકવાનું હોય ત્યાં માણસ પોતે રાખતો હોય છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી સભામાં બેઠેલા અને એક ભાઈ ત્યાં સભાની અંદર આવ્યા પટેલ. હવે ચોમાસાનો સમય એટલે પગ બગડેલા, એટલે સ્વામીએ કહ્યું કે પટેલ જરા પગ ધોઈને આવજો, કારણ કે આ મોદીઓ બગત કે મોદીઓ ધોવાય નહીં. એટલે સ્વામીએ સહેજ આવી વાત કરી અને એમને ખોટું લાગી ગયું, પગ ધોવા ગયા તે ગયા પાછા આવ્યા જ નહીં, અઠવાડિયા સુધી દેખાય નહીં. એટલે સ્વામીએ પછી પૂછ્યું બધા હરિભક્તોને કે ક્યાં ગયા પેલા પટેલ દેખાતા નથી, કે સ્વામી તપાસ કરી આવીએ બહારગામ તો નથી ગયા ને. ઘેર જઈને પૂછ્યું કે કેમ પટેલ દેખાતા નથી, કે સ્વામીને કહેજો પટેલ પગ ધોઈને આવશે, કે પગ ધોઈ રહેશે ને એટલે આવશે. પછી હરિભક્ત આવીને વાત કરી કે સ્વામી અમને તો ખોટું લાગી ગયું છે તમે પગ ધોઈને આવવાનું કહ્યું એટલે. સ્વામી કહે ઘેર બહેરાએ પગ ધોયા વગર ઘરમાં ગરવા દીધા હશે, ઘેર નહીં કહ્યું હોય પગ ધોઈને આવો. ત્યાં આગળ પગ ધોઈને ગયા પણ આવા સંતનું મનાયું નહીં લ્યો, ત્યાં આગળ માન આવી ગયું. તો આ માને કરીને એક કેટલી આમ સામાન્ય વસ્તુ પણ એને લીધે કેટલો મોટો સત્સંગ એ માણસ પોતે મૂકી દેતો હોય છે. આ પગ ધોઈને આવવાનું કે એમાં તો શું મોટું કામ સ્વામી અમને ચીંધેલું, એમાં કંઈ અપમાન નહોતું કર્યું, કે આમ એવું નહોતું કે આમ ભાન નથી પડતું એમને મહાલે આવજે એવું કાંઈ નહોતું કહ્યું, વિનંતીપૂર્વક સ્વામીએ કહેલું તો એ નીકળી ગયા. આ પટેલ જેવી આપણી દશા કેટલી વાર જીવનની અંદર ઘણી વાર થતી હોય છે, પરંતુ મહારાજ કહે છે કે આ સત્સંગની અંદર બધું માન મૂકી દઉં. બહાર આપણે સમાજની અંદર જ્યારે રહીએ ત્યારે આપણા સ્ટેટસ પ્રમાણે રહેવું, પણ અહીંયા તો બધું મૂકીને દાસના દાસ થઈને રહેવાનું. સાપ છે બધી જગ્યાએ વાંકો ચાલે, પરંતુ દર આવે ત્યારે એને સીધા થઈ જવું પડે. ત્યાં જો વાંકો ચૂકો ચાલવા જાય તો છોલાઈ જાય, લોહી નીકળે અને કીડીઓ બધી એને તાણી જાય. એમ ભલે જ સમાજની અંદર આપણે માન રાખીએનો વાંધો નહીં, ત્યાં આપણા સ્ટેટસ પ્રમાણે રહીએ, પણ આ સંતની આગળ તો બધું માન મૂકીને સત્સંગ કરવો. મહારાજ કે અહીંયા તો કુળનું માન મૂકી દેવાનું, સંપત્તિનું માન પણ મૂકવાનું, વિદ્વત્તાનું પણ માન મૂકવાનું, જે કંઈ બધા માન હોય આપણા અંતરમાં એ બધા સંતની આગળ મૂકી દેવાની. ત્યારે એની અંદર ઘણી બધી તકલીફ આપણને થતી હોય છે વડોદરાના દીવા. પરંતુ આ કહેવાનું તાત્પર્ય એ કે જો આ મોટા સંતની આગળ આવું માન રાખ્યું અધિકારનું તો આ દશા થઈને ઊભી રહી. તો મહારાજ કે આ માન એ આપણને જ નડતું હોય છે, માટે એને પણ મૂકી દેવું. ઘણાને કુળના માન હોય કે આમ પટેલ કુળના, અથવા તો અમે આમ છ ગામના, અથવા તો અમે આમ બ્રાહ્મણ, તે કુળના માન બધા બાર સમાજની અંદર જ્ઞાતિમાં બરાબર છે, પણ અહીંયા આ ભગવાન અને સંતની આગળ આ સત્સંગની અંદર જો કુળના માન આવી રીતે રાખવા ગયા તો એની અંદર પણ કોઈ રીતે પત્તો પડતો નથી. ભાગવતની અંદર લખ્યું કે દુર્ભગો બત લોકો એમ, બધા રહી ગયા અને પેલી બધી ગોપીઓ જે

ભરવાડ જ્ઞાતિની કહેવાય, એ પોતાનું કલ્યાણ કરી ગઈ. માટે કુળના માન વાળા એ બધા રખડી પડતા હોય છે ભગવાનની આગળ. બીજે બધે બરાબર છે, પરંતુ અહીંયા આ સત્સંગની અંદર એવા કુળના માન પણ રાખવા નહીં. નહીંતર સત્સંગની અંદર ઘણી વાર એવું થઈ જાય, પટેલની ઘેર સભા હોય તો બીજા કુળવાળા જાય જ નહીં કે આ મારી જ્ઞાતિના નથી. હવે આ તો આપણું કુળ આવ્યા પછી પણ આવા બધા જ્ઞાતિના માનને લીધે આવી રીતે તકલીફો ઘણી સત્સંગની અંદર પણ થઈ જાય. એકવાર ગોપાળન સ્વામી કથા વાતો કરતા હતા ને, એમણે કંઈ કડવા પટેલની પ્રકૃતિની વાતો કરી થોડી, કે કડવા જરા આવા ને તેવા. એમાં એક સાધુ 40 વર્ષથી સાધુ થયેલો બેઠો થઈ ગયો સભાની અંદર. કડવા હું તમારો બાપ માર્યો છે, ક્યારે આમ કડવા કડવા કહ્યા કરો છો? સ્વામીએ કહ્યું, માફી માગી, મને ખબર નહીં કે તમે 40 વર્ષથી સાધુ છો પણ હજી મીઠા થયા નથી, કડવા ને કડવા રહ્યા છો. ત્યારે આવી કડવાશ એ આપણા અંતરની અંદર પણ રહી જતી હોય. 25 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી સત્સંગ કરતા હોઈએ તો પણ આ કુળના આવી તો ચોરણો ને આવી રીતે બધું પહેરેલું બધું જૂનું જૂનું અને આમ કોઈ ઠેકાણું આપણને લાગે નહીં ઉપર બાહ્ય દેખાવ ઉપરથી. અને સ્વામી આમ સોજિત્રા બાજુથી પસાર થયા અને હરિભક્તે બોલાયા કે સ્વામી ગામમાં પધરામણી કરતા જાઓ. સ્વામી ગામમાં ગયા અને સભા ભરેલી ને ત્યાં લાલાભાઈ પોતે આવ્યા, તે બધાએ આવી રીતે આમ નાકે રૂમાલ દીધા કે આ કેવો લગર વગર વેશ પહેરીને આવ્યા છે, એમ કંઈ ખબર પડતી લાગતી નથી. પછી સ્વામી તો જાણી ગયા કે આ બધાને પોતાનું આમ પટેલપણાનું ને આમ 6 ગામનાનું બધું માન લઈને બેઠા છે, પણ એમાં આ લાલાભાઈ ઓળખી શકતા નથી. પછી સ્વામીએ કહ્યું કે આ લાલાભાઈને ઓળખો છો? સ્વામી બાજુમાં જ બેસાડ્યા. સ્વામી કહ્યું કે આ લાલાભાઈને ઓળખો છો? કે ના, અને ઓળખવા જેવા લાગતા નથી, કારણ કે આમ સૂટ બૂટ પહેરીને આવ્યો હોય તો આપણને લાગે કે આની જરા ઓળખાણ કરી, હવે આ ગામડિયાને શું ઓળખવાનું, ઓળખીને શું આપણું કામ કરશે. પછી સ્વામીએ વાત કરી કે આ ઉપલેટાના અમારા લાલાભાઈ આંડી સામું પણ હજી સુધી અમને જોયું નથી. બધા પટેલના રૂમાલ નાક ઉપરથી એઠા પડી ગયા કે આપણે ટીનોપોલમાં ધોયેલા બગલા જેવા કપડાં પહેરીને બેઠા છીએ, પરંતુ ગમે ત્યાં ડાફાડોળિયા માર્યા કરીએ છીએ, અને આ હરિભક્તની કેવી સ્થિતિ છે. તો આ કુળનું માન હોય ને આવા સામાન્ય દેખાતા સત્સંગી, પણ સ્થિતિ બહુ ઉચ્ચ હોય આપણે ઓળખી શકીએ નહીં અને દ્રોહ કરી બેસીએ તો એમાં ભગવાનમાં કોઈ રાખવા નહીં. વિદ્વત્તાના માન બધા મૂકી દેવાના, સંપત્તિના માન હોય તો એને પણ તજી દેવાના. ભગવાનને સંતની આગળ તો કાંઈ આપણી મોટપ નથી, અનંત કોટી બ્રહ્માંડો એની વિસાતમાં નથી. એવા સંતની આગળ આપણે આવું આમ ભગવાન તેના જનને કેમ જોઈએ માન? આપણા ગુરુ નિર્માની થઈને વર્તે છે, આપણા ભગવાન શ્રીજી મહારાજ નિર્માની થઈને વર્તી ગયા, તો સત્સંગની અંદર આપણે પણ કોઈ પણ પ્રકારનું માન એ રાખવું નહીં. આ વાત મહારાજે કરી. અને હવે પછી મહારાજે પોતાના આશ્રિતોને આવું જ્ઞાન આપીને સુખિયા કર્યા અને ત્યાર પછી પોતાનું વિચરણ હવે આગળ કરી રહેલા છે. મહારાજની પ્રકૃતિ એ કેવી હતી? તો આવી રીતે જ્ઞાન પણ આપતા અને સાથે સાથે પોતાના ભક્તોને જુદી જુદી લીલાઓ કરીને એ સુખ પણ અપાર આપતા, જ્ઞાને કરીને પણ સુખિયા કરી દેતા છે. બધી જ પ્રકારનું સુખ એમના સ્વરૂપની અંદર રહેલું છે. રસમ ઈ અયમ લવે, લીલાઓનું પણ સુંદર વર્ણન આ સત્સંગી જીવન ગ્રંથની અંદર કરેલું છે. કારણ કે મહારાજે કાર્યાણીના 5મા વચનાતમાં કહ્યું કે ભગવાન શા માટે આ પૃથ્વી ઉપર છે, તો એમને પૃથ્વી ઉપર શા માટે આવવું પડે છે? તો મહારાજે ત્યાં પ્રયોજન બતાવ્યું કે પોતાના જે પ્રેમી ભક્તો હોય એને લાડ લડાવવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. કારણ કે મનુષ્યની સાથે મનુષ્ય જેવા થાય તો પછી એને સુવર્ણ થાય, એને ભગવાનમાં હેત થાય, તો ભક્તોને સુખ આપવા માટે, એમને લાડ લડાવવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. અને પોતાની લીલાઓ દ્વારા પોતે આ સુખ એ પોતાના હરિભક્તોને પણ આપતા હોય છે. જેમ કૃષ્ણ ભગવાને બધી તમે જુઓ તો જાત જાતની બધી લીલાઓ કરી, રાસલીલા કરી, ત્યાર પછી આવી રીતે જળ ક્રીડાઓ કરી અને બધી લીલાઓ કરીને એમણે પોતાઓ એ વારંવાર કરતા રહેતા. બહુ ઉત્સવ પ્રિય શ્રીજી મહારાજ હતા. ઉત્સવો ઉજવવા અને ભક્તોને સુખ આપવું એમને વારંવાર આ રીતે ગમતું અને એની અંદર જુદા જુદા પોતે ઉત્સવ

હજી કઈ રંગોત્સવની તૈયારી કરી નથી, આવો સમય પછી નહીં આવે, માટે બધી તૈયારી રંગોત્સવની કરો એમ કરીને મહારાજ આ રંગોત્સવ માટે આ રીતે બધા સંતોને પણ ઉત્સાહ પ્રેરતા, અને સંતો બધા તૈયારીઓ કરતા, પોતે પણ એ તૈયારી અંદર રસ લેતા, કારણ કે પોતાને આ ઉત્સવ દ્વારા સુખ આપવું હોય ભક્તોને, તો પોતે પણ આવી રીતે જગ્યા વ્યવસ્થિત પાછી પસંદ કરતા, કારણ કે જગ્યા સારી હોય તો ઉત્સવ ઉજવવાની મજા આવે, એટલે મહારાજ પોતે આ જગ્યા પસંદ કરવા માટે નીકળતા, અને પછી વડતાલ, ગઢડા, બુટ

0: સ્વામિનારાયણ
1: જરૂર પડે તો બીજો પણ લેજો. ઘોડાસર અને ઠાસરા માટે, ઠાસરા આ માટે તમે પત્ર લખી દેજો અને 10 ગાડા ગુલાલ મંગાવજો. આ 10 ગાડા ગુલાલ અને 5 ગાડા વાંસ અને 20-25 ગાડા કેસુડાના અને આવી બધી આમ જબરજસ્ત તૈયારીઓ છે. મારવાડ અને ગ્વાલિયર સુધી પત્ર લખજો. બધા હરિભક્તો આ ઉત્સવની અંદર આવે. અમે પણ નિમાડ, ખાનદેશ, સુરત, મુંબઈ, પુના, દીવ અને માંગરોળ સુધી પત્રો લખ્યા છે. તો બધા હરિભક્તોને બોલાવીને આ સુખ આપવા માટે મહારાજ બધો ઉત્સવ કરતા. પોતે લખે છે કે હર કોઈ પ્રકારે ભક્તો અમને સંભાળે અને તેમનો ઉદ્ધાર થાય તેટલા પ્રયોજનથી આ મોટો ઉત્સવ અમારે કરવો છે. ભક્તો પોતે આ સ્મૃતિ રાખે ઉત્સવની, તેમનું કલ્યાણ થાય એના માટે મહારાજ આ ઉત્સવો કરતા. બધાના માટે પાછી અલગ અલગ પિચકારી રાખતા. પેલો રંગ જે છાંટવાનો હોય એ પણ પાછો વ્યવસ્થિત બનવો જોઈએ. એકવાર સારંગપુરની અંદર મહારાજ આવેલા અને ત્યાં આગળ નાથા ભાવસાર અને બોટાદનો એક હરિભગત એણે આખી રાત જાગીને રંગ તૈયાર કરેલો. મહારાજ જોવા

કદી પણ ગમતું નહીં એવું આધારાનંદ સ્વામી એમના ગ્રંથની અંદર લખેલું છે. પછી બે ની મંડળી પાડતા બબે ની કે પછી બાંધી બે મંડળી વળી શ્યામ સખા સજ્જ થયા. સંતોને હરિભક્તોનું ગ્રુપ રાખે મહારાજ, અને પોતે ક્યારેક સંતોના ગ્રુપમાં રહે, ક્યારેક હરિભક્તોના ગ્રુપમાં રહે, અને સામ સામે પોતે આવી રીતે બધો રંગોત્સવ કરતા, બધું આમ જમવાનું બધું પૂરું થઈ જાય અને પછી મહારાજ આ રીતે પોતે આ રંગોત્સવની અંદર પધારતા અને ગુલાલની મૂઠ મહારાજ નાખે એટલે બધાને આવી રીતે ખબર પડી જાય કે હવે રમવાની છૂટ થઈ છે. એટલે પછી સામ સામે બધી પિચકારીઓ એ બધી આવી રીતે હરિભક્તો સંતો મહારાજ એ પોતે ચલાવતા, અને એ વખતે વર્ણન નિષ્કુમાર સ્વામી લખે છે કે કેવું બધું વાતાવરણ સર્જાતું. તો નાખે રંગ બહુ નાથજી, જન ઉપર જીવન પ્રાણ, ચાલે પિચકારી ચૌ દિશે, વળી જાણ્યું મંડાણો મેઘ, આંખ નદીએ ઉઘાડવા વહે શેડ સમૂહનો વેગ, ત્રિકમ ભરી ભરી ત્રાસડા, નાખે રંગ કેસર તણ. તમારી આમ આંખ પણ ખુલી શકે નહીં એટલી બધી આમ પિચકારીની ધારજી મહારાજ પોતે ચલાવતા. જય જય મુખે જન બોલે, ઉડે અબીર ગુલાલ ઘણો, ચડી ગરદી ગુલાલની, વળી થયો અરુણ પ્રકાશ, દેવ આવ્યા દેખવા, રમે હરિ હરિના દાસ. આમ જાણે આકાશની અંદર લાલ લાલ બધું આવી રીતે આકાશ થઈ ગયું હોય એવી પ્રકારનો રંગ ઉડતો, અને દેવતાઓ પણ આકાશની અંદર એને બધું જોવા માટે આવતા. તાકી મારે પિચકારીઓ મુખ ઉપર અલબેલ, કિચડ થયો ભૂમિ ઉપરે, ચાલી છે રંગની રેલ. આમ કિચડ કિચડ થઈ જાય એટલો બધો રંગ મહારાજ પોતે ઉડાડતા. બોટાદની અંદર મહારાજે રંગોત્સવ કરેલો, આખા ગામની અંદર પછી પિચકારી લઈને ફરેલા અને બધાને આવી રીતે ગામ રંગેલા, અને એટલો બધો કિચડ થઈ ગયેલો હજી સુધી સુકાતો નથી. તમે જાઓ તો હજી પણ કિચડ એવો ને એવો આપણને એ ગામમાં દેખાય છે, પણ એ મહારાજ આવી રીતે બધો કિચડ આવી રીતે કરે અને બધા ભક્તોને પણ સુખ આપતા. મહારાજની રંગ છાંટવાની ચતુરાઈ એવી હતી કે જે એ મૂર્તિને જુએ એ મૂર્તિ એના અંતરમાં ઉતરી જતી, એવું હરિચરિત્રામૃત સાગરમાં આ સંતોએ નોંધ્યું છે. તો એટલી અલૌકિક દિવ્ય સુખની લાણ એ મહારાજ પોતે કરતા. પિચકાર એવી મારતા કે ત્રણ ત્રણ માળ સુધી એની ધારા જાય. કોઈ આમ ત્રીજા માળ ઉભો રહીને જોતો હોય તો સીધી ત્યાં આગળ પિચકારી મહારાજ લગાવે, ત્રણ માળ ઉપર ઉભો હોય તોય પણ રંગાઈ જાય. તો આવી પ્રકારનો આ રીતે મહારાજ આ રંગોત્સવ પણ પોતે કરતા, અને એટલું બધું આમ મહારાજને આમ આનંદ આવતો, એટલું બધું મહારાજ પોતે આમ ઉત્સાહની અંદર આવી જતા કે કેમ કરીને ભક્તોને ન્યાલ કરી દઈએ. તો એટલા બધા જોરથી પોતે આવી રીતે ગુલાલ ને બધું ઉડાડતા કે નિષ્કુમાર સ્વામી લખે છે કે ચડી ગરદી ગુલાલની ઘાટી, ફેંકી ફાંટ્યું બાય જામાની ફાટી. મારે જે જામો પહેર્યો હોય એટલું બધું આમ હાથ ઉલાડી ઉલાડીને ફેંકે રંગ, તો જામાની બાય પણ ફાટી જાય. આપણે આમ ખમીસ પહેર્યું હોય અને આમ બહુ હાથ ઊંચો કરીએ તો ઘણી વાર ખમીસ ફાટી જાય, તો મહારાજનો જામો ફાટી જતો એટલો બધો આ મહારાજ ગુલાલ એ પોતે ઉડાડતા. તો આ રીતે આ બધા પોતાના સંતો ભક્તોને આવું બધું સુખ મહારાજ રંગોત્સવનું આપતા. તો આ મહારાજની બધી લીલાઓ એ પણ બધા ભક્તો પોતે અંતરની અંદર સાચવી રાખતા, એવી જળ ક્રીડા પણ કરતા. ભક્તોની સાથે તળાવની અંદર નદીને બધે નાહવા જાય અને ત્યાં મહારાજ બધા સંતોની સાથે નાહે, પોતાના હાથેથી સંતો હરિભક્તો પર પાણી ઉડાડે, પોતે એમની સાથે તરે, ડૂબકી દાવ લગાવે અને બધું જાત જાતનું બધું સુખ એ પોતાના ભક્તોને આપતા. કાર્યાણીમાં એકવાર મહારાજ પધારેલા તો ત્યાં એક કુવો

છે ગામની ભાગોળે, ત્યાં મહારાજે શરત લગાવી, ત્યાં સુધી આવીને અટકી જાય મહારાજ. દરબારોને થઈ જાય કે આ મહારાજ તરવૈયા ખરા છે, પછી એમને હેત થઈ જાય મહારાજના વિશે, અને પછી સ્વામિનારાયણની માળા પોતે ફેરવતા થઈ જાય, વ્યસનો બધા નીકળી જાય ને જીવન સદાચારી બની જાય. તો આ બધી લીલાઓ કરીને મહારાજ પોતે આવું બધું સુખ પણ આપતા. કાઠી દરબારોને ઘોડા ખેલાવવાના બહુ ગમે, તે અશ્વલી દરબારો મહારાજની પાસે શરત લગાવે, એમને એમ કે મહારાજને તો કઈ શું ઘોડા ખેલાવતા આવશે, આવડતા હશે, આ તો પૂરબિયા બ્રાહ્મણ છે, દરબારો ઘોડા ખેલવી જાણે, એટલે મહારાજની પાસે શરત લગાવે. મહારાજ એવી ઘોડી પૂરપાટ દોડાવે, બધા પાછળ રહી જાય, એટલે બધાને પછી મહિમા સમજાય કે આ ઘોડાઓ ખેલવનારા ઘણા, એટલે પછી હેત થાય અને મહારાજની સાથે પોતે ફર્યા કરે. એમ કરતા કરતા બધા દૂષણો એમના નીકળી જાય. તો મૂળ લક્ષ્ય આ હતું કે પોતાના ભક્તોના અંતરમાં એમની મૂર્તિ સ્થિર થઈ જાય, એના માટે પોતે ઘેડા ઘોડા પણ આવી રીતે ખેલાવતા. પછી તો બધા જાણી ગયા કે આ તો આ ભગવાન છે, આપણી જોડે ઘોડા ખેલવીને આપણને આવી રીતે સુખ આપે છે. પછી મહારાજ કે હાલો ઘોડા ખેલે, તમારું ભગવાન પણ બાજુ મૂકીને ઘોડા ખેલાવવા આવો તો પછી અમે કંઈક તમને અમારું કૌવત બતાવીએ. તો આવી બધી રમૂજ મહારાજ પોતે કરાવતા અને આ રીતે પોતાના ભક્તોને સુખ આપતા. પરિવેશણ લીલા એટલે કે પીરસવાની પણ લીલા અદ્ભુત મહારાજ પોતે કરતા. સંતોને અને હરિભક્તને જમાડવાનું શ્રીજી મહારાજને બહુ તાન હતું. આપણે જે ચેષ્ટા રોજ બોલીએ છીએ એમાં પણ આપણે બધા રોજ એમની લીલાને સંભાળીએ છીએ કે ફરે પંગત મારે વારંવાર મહારાજ, સંત હરિજનને રે પીરસવાને કાજ, શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણી પીરસતા. મહારાજને બહુ જ શ્રદ્ધા, પીરસવાની અંદર કોઈ દિવસ પોતે થાકે નહીં. વડતાલની અંદર જે ધર્મશાળા હતી એની અંદર કેટલી વખત મહારાજ પોતે પીરસવા પધારેલા, તો હરિલીલામાં લખ્યું છે કે ધન્ય ધન્ય તે ધર્મશાળાને, વાલો વિચર્યા બહુ એ સ્થાને. ચાર આમ વ્યવસ્થિત પીરસ પીરસવાનું એ પણ મહારાજને ગમતું, એમ જેમ તેમ પછી એમ પીરસી નીકળી જવાનું એમ નહીં, પોતે જ પીરસવાનો આગ્રહ રાખતા કે કોઈ બીજા સંત કે હરિભક્ત પીરસે તો મહારાજને ગમતું જ નહીં. કારણ શું? તો એની અંદર લખે છે કે ઓર કોઉ પીરસે ભોજન જેહા, હરિ મન નહીં માનત તે. આમ ભગવાનનું મન એની અંદર માનતું નહીં. કેમ? તો જન જન કી રુચિ જેહી પ્રકારા, હરિ જાનત સો તેહી પ્રકારા. કારણ કે કોને કેવું ભાવે છે એ બધું મહારાજને ખ્યાલ હતું. બીજો પીરસવા નીકળ્યો તો જોઈતું એક ના જોઈતું એ બધું મૂકીને હાલવા માંડે આગળ, પણ મહારાજ જાણતા કે અમને આ જોઈએ, અમને આ જોઈએ, એટલે એ રુચિ પ્રમાણે પીરસવા માટે મહારાજ પોતે જ નીકળતા, કોઈ બીજાને પીરસવા માટે એ પોતે મોકલતા નહીં. તો આ રીતે સંતોને હરિભક્તોને જમાડવાની જે લીલા એ પણ મહારાજ પોતે ખૂબ જ આવી રીતે પ્રેમે કરીને કરતા. પીરસતી વખતે બધાને મૂકતા જાય, મુકુંદ વર્ણી એ મહારાજને આમ પરસેવો ના થાય એટલે પાછા રીતે પંખો લઈ અને ચાલતા હોય. ક્યારેક આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એને પણ મહારાજ આ સેવાનો લાભ આપતા, પણ આ રીતે પંગતની અંદર પોતે પીરસવા નીકળતા. અને એ વખતે કેવી અલૌકિક લીલાઓ એ પોતે કરતા એનું વર્ણન રાઘવદાસ નામના એક કવિએ એમના શ્લોકાની અંદર બહુ સુંદર લખ્યું છે કે સંત જમાડવા આદરે આવે, એક હાથ કેડે એક ડોલાવે, તે હાથમાં લઈ રૂમાલ, ચાલે છોગાળો ગજગતી ચાલ, ખેસ આડસોડે કમર કસતા, આવે સંતોમાં મંદ મંદ હસતા, પીરસવા સંત પંગતિમાં ફરે, લ્યો મહારાજ લાડુ ઘેરે સ્વરે કરે, ફરતા ઊભા ત્યાં કીર્તન ગાવે, સાથળે હાથ મુઠ્ઠી લગાવે, આખો લાડુ કોઈ ન લીએ જ્યારે, અડધો લાડુ લ્યો એમ કહે ત્યારે, મુઠ્ઠીમાં દાબી કહે રસિયો, મહારાજો મહાપ્રસાદ લ્યો. મહારાજ પોતે આવી રીતે લાડુને આ બધી વાનગીઓ પીરસવા માટે નીકળતા અને આગ્રહ કરીને સંતોને હરિભક્તોને પોતે બધું ભોજન પીરસવા નીકળવાના હોય ને તો એને મહારાજ પોતે રૂમની અંદર આવી રીતે પેક કરીને રાખે, કોઈને બતાવે નહીં કે આજે કઈ વાનગી જમવાની છે. કારણ મહારાજ પોતે બતાવે છે કે એકવાર જો રસોઈને જોઈ જાય તો પછી એ રસોઈને જમવાનો ઉમંગ રહેતો નથી. રસોઈ છે ને બહુ જમી ન શકે, કારણ કે આખો દાડે બધું જોયા જ કરવાનું હોય, એમાં એમ જ ધરાઈ ગયો હોય. એટલે જે પીરસવાની આઈટમ એને મહારાજ અંદર રૂમમાં મુકાઈ રાખે, કોઈને દેખાડે નહીં. મહારાજ કે આ જોઈ જાય ને પછી કોઈ જમતા નથી. તો આવી એમને આ જમાડવાનો બધાને ઉમંગ હતો અને મહારાજ આવી રીતે બધી લીલાઓ કરતા, બધી આમ મીઠી રગજગ પણ સંતો હરિભક્તો સાથે થતી, કારણ કે મહારાજને જમાડવાનો આગ્રહ હોય. પણ જમવું કેટલું, પેટ બધું ભરાઈ જાય પછી ઓછું કંઈ જમી શકાય છે, છતાં પણ મહારાજ આવી રીતે પોતે સંતો જ્યારે ના પાડે ત્યાં પછી એમના માથે આવી રીતે દૂધપાકની ધાર કરે. લીએ ન લીએ દીએ પરાણે, હરી પીરસે હાથડે, નાના પાડે ઠામ સંતાડે, તેને તે રેડે માથડે. મહારાજ પછી દૂધપાક ના પાડે પીરસવાની, અરે લેવાની, તેના માથા ઉપર આખી બધી ધાર કરતા. એકવાર મહારાજ પંક્તિમાં ફીરસવા નીકળેલા અને બ્રહ્માનંદ સ્વામીની સાથે મહારાજને સખાભાવ, એટલે બ્રહ્માનંદ સ્વામી આગળ આવીને અટકી ગયા અને મહારાજે કહ્યું કે

લો આવી રીતે માલપુડા છે આજે તો, એટલે માલપુડા જમાડ્યા. બ્રહ્માંડ સ્વામી એમ કે આ એક જ આઈટમ હશે, એટલે બરાબર એમણે તો મહારાજ આપે એટલે લઈને જમી ગયા. પછી મારા દૂધપાકનું કમંડલ લઈને આવ્યા, અને દૂધપાકમાં ઘી પાછળ પીરસવા માટે મૂળજી બ્રહ્મચારીને રાખ્યા. આ અલૌકિક રીત, દૂધપાકમાં કોઈ દાડ ઘી આપણે જોયું નથી, પણ મહારાજ દૂધપાકમાં ઘી પીરસીને બધાને જમાડતા. અને ત્યાં આગળ મહારાજે બ્રહ્માંડ સ્વામીને કહ્યું કે લ્યો હવે પથ્થર ધરો, એટલે મહારાજે દૂધપાક રેડ્યો. તો દૂધપાકે બ્રહ્માંડ સ્વામી જેટલો મહારાજ આપી ગયા એ બધો પી ગયા, કારણ કે ભગવાન પીરસનારા હોય ત્યાં પછી શું કરવા બાકી રાખવું. એ બધો પી ગયા, આમ કંઠ સુધી આવી ગયું બધું. હવે એમ એક દાણો મોઢામાં જઈ શકે એવી સ્થિતિ નહોતી. અને મહારાજ વળી પાછા 10 માલપોડાને થપ્પી લઈને આવ્યા પંક્તિમાં. અને બ્રહ્માંડ સ્વામી કહે કે લ્યો અમારે આ તમને આપવું છે. મહારાજ હવે તો કે ગળા સુધી આવી ગયા છે, માટે હવે મારાથી જશે નહીં. મહારાજ કે તમે શું રીતે દેહાભિમાની થઈ જાઓ છો, તમારે ક્યાં પચાવવાનું છે? પચાવવાનું તો અમારે છે ને, ગીતામાં લખ્યું છે હમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ માશ્રિતઃ પચામી અન્નમ ચતુર્વિધમ, કે અમે વૈશ્વાન રૂપે તમારા પેટની અંદર રહેલા છે, એ બધું પચાવનારા છે, તમે આ દેહનું મમત્વ શું કરવા રાખો છો? ત્યારે બ્રહ્માંડ સાંઈ કે મહારાજ ગીતામાં એવું લખ્યું છે કે યુક્ત આહાર વિહાર કરવો જોઈએ, એમ વધારે જમાય નહીં. ત્યારે મહારાજે પણ બ્રહ્માંડ સ્વામીની આ ચતુરાઈ જોઈને રાજી થયા. પણ મહારાજે પછી પાછી દલીલ કરી, મહારાજ કહે છે કે બરાબર છે યુક્ત આહાર વિહાર રાખવો, પરંતુ જ્યારે ભગવાન પીરસવા આવે ત્યારે કંઈ એમાં યુક્તપણું રાખવાનું હોય નહીં. લક્ષ્મી ચાંદલો કરવા ત્યારે કપાળ ધોવા ઓછું જવાય, માટે અમારે તમને આજે જમાડવા. તમને ખબર પડે ને કે અમે ધરાઈ ગયા અને હરિભક્તો ભેટ લાવે ત્યારે અમે કેવી રીતે જમીએ છીએ, કારણ કે અમે ધરાઈને બેઠા હોઈએ ને તો હરિભક્ત પાછા લાવે કે લો મહારાજ પ્રસાદી જમો, તો અમારે જમવું પડે છે. એટલે અમને કેવું કષ્ટ પડે તમને આજે અમારે બતાવવું છે. પેલા બ્રહ્માંડ સાહેબ કે ફરી કોક વાર બતાવજો ને કે આજે ઓછો દાડો આ તમને પકડાયો હાથમાં, કે ના કે આજે જ અમારે તમને જમાડવા છે. અને એવી રગજગ થઈ તો બ્રહ્માંડ સ્વામી પત્થર ઉપર આમ આડા પડી ગયા, કે પત્થરમાં મૂકી ન શકે. આપણે નહીં આમ મરદા નમી જઈએ, આમ થાળી ઉપર નથી આમ ના ના કરતા કરતા, ઘણા થાળી લઈને ઊભા થઈ જાય કે નથી જોઈતું નથી જોઈતું એમ કહીને. તો આ રીતે બ્રહ્માંડ સ્વામી આમ આડા પડી ગયા, તો મહારાજ એમના મસ્તક ઉપર 10 માલપુડાની થપ્પી મૂકીને આગળ વયા ગયા. પછી બ્રહ્માંડ સ્વામી હુતા હુતા એક એક માલપુડો લઈને પાછા જમી ગયા 10-એ 10. પણ આવી બધી લીલાઓ એ મહારાજ પોતે કરતા અને બધાને સુખ આપતા. એકવાર ખરડની અંદર ગયેલા મહારાજ, જા ભાલ પ્રદેશમાં ખરડ ગામ છે, ત્યાં આગળ મહારાજે ખીચડી બનાવડાવી. હવે ખીચડી બનાવી અને જ્યાં બની રહી ત્યાં બધો પાછો સંતો અને હરિભક્તનો સંઘ આવ્યો, એટલે મહારાજ કે ખીચડી હવે ખૂટે એવું લાગે છે, એટલે મહારાજ કે ગામમાંથી બધું ઘી લઈ આવો, ખીચડી ને ઘી જમાડવું છે, એટલે ખીચડી ઓછી જમી શકાય, જો ઘી અંદર ભળે તો જરા ભારે થાય તો બધાને પહોંચી રહે. એટલે મહારાજે ઘી મંગાવ્યું, પેલા કે આટલો ભાવ છે, મારે કે જેટલું એ બધું લઈ આવો, કે ઉધડક આખું ગામનું ઘી મહારાજે ભેગું કરી નાખ્યું. અને પછી સંતોને હરિભક્તોને જમાડવા માટે બેસાડ્યા, અને મહારાજે બધાને કહ્યું ખીચડીની અંદર ખાડો કરી રાખો, એટલે ઘી અમારે પીરસવું છે. એટલે બધાની ખીચડી પીરસાઈ ગઈ, અને પછી બધા સંતો હરિભક્તો તૈયાર થઈને બેઠા, અને મહારાજ તાંસળી લઈને નીકળ્યા. તો આમ આખો આમ ખાડો ભરાઈ જાય પેલો ખીચડીની અંદર, અને ઘી આખું આમ બહાર નીકળે, ખીચડી તણાય ને ત્યાં સુધી ઘી મહારાજ પોતે પીરસવા લાગ્યા. આખી પૃથ્વી નીચે એ ઘી ઘી વાળી થઈ ગઈ. અત્યારે પણ ત્યાં આગળ આ લીલા કરી ત્યાં છત્રી પણ કરવામાં આવી છે પ્રસાદીની. તો આટલું બધું આમ મહારાજને જમાડવાનો ઉમંગ, કે કેમ કરીને આ બધા સંતો હરિભક્તોના અંતરમાં પોતાની મૂર્તિ આ બધી સ્થિર થઈ જાય. તો આ રીતે બધાને જમાડતા. એકવાર ગઢડાની અંદર બધી રસોઈઓ મહારાજ હોય ત્યારે બધા હરિભક્તો આપે, તો રોજ મહારાજ પીરસવા પધારતા. પણ બનેલું એવું કે એ વખતે અદ્ભુતાનંદ સ્વામી એ પોતે બીમાર પડેલા, એટલે ત્યાં આગળ લક્ષ્મીવાડી આરામ કરતા. હવે અમને રોજ સમાચાર મળે કે આજે તો મહારાજે લાડુ આવી રીતે બધા હરિભક્તો સંતોને જમાડ્યા, આજે તો દૂધપાકની રસોઈ એટલે મારે દૂધપાકની રેલમછેલ કરી. હવે પેલામને આમ મનમાં થાય કે આ કયા ટાઈમે હું બીમાર પડ્યો, કે અને બીમાર હોય એટલે કંઈ જવાય નહીં, નહીંતર મહારાજ પાછા પૂછે કે આ બીમાર જણ કેમ અહીંયા આવ્યા જમવા માટે, તમારે આવું બધું જમાય નહીં. એટલે આમ મનની અંદર બીક પણ લાગે કે મહારાજ ઠપકો આપે તો. પણ પછી તો 10-11 દિવસ એમને વીતી ગયા, અને આ પછી એમને થયું કે આમને આમ બધો દિવસ પસાર થઈ જશે અને મહારાજ ચાલ્યા જશે, તો આ પ્રસાદી ક્યારે જમીશું આપણે? એટલે એકવાર તો બીમાર હતા ને તોય આવી ગયા પંગતની અંદર બેઠા, અને બરાબર એ સમયે લાડુની રસોઈ હતી. મહારાજ પોતે પીરસવા નીકળ્યા, બધાને 4-4 લાડુથી શરૂઆત કરી. મહારાજની શરૂઆત કોઈ દાડ મોડી હોય નહીં, સર્વોપરી ભગવાન, તો સર્વોપરી એની શરૂઆત. 4-4 લાડુ બધા મૂકી દીધા. પાછી એ વખતે મોટા મોટા શેરે શેર ઘીના થતા, અત્યારે પેલા લીંબુની સાઈઝના થઈ ગયા એવું નહીં, મોટા મોટા લાડુ આવી રીતે બનાવવામાં આવતા. અને મહારાજે 4-4 લાડુ બધાને મૂકી દીધા. 4 લાડુ બધા સંતો અને હરિભક્તો બધા જમી ગયા, એટલે વળી પાછા મહારાજ પોતે બીજા 4-4 લાડુ લઈ નીકળ્યા અને બધાને મૂકી દીધા કમ્પલસરી. એમાં કંઈ ના પાડવાની જ નહીં, અમુક જેમ બેઝિક કોર્સ હોય ને એટલું તો કરવું જ પડે બધાએ. એમ 8-8 લાડુ બધાને જમાડ્યા. પછી મહારાજ 2 લાડુ લઈને હાથમાં નીકળ્યા કે હવે કોને જમવું છે. બધા આવી રીતે ગળા સુધી આવી ગયા, બધાએ ના પાડી. પછી મહારાજે કહ્યું કે હવે જો કોઈ 2 લાડુ લે ને
તો એને અમે આવી રીતે મસ્તક ઉપર હાથ મૂકીશું. હવે આ લાભ કોણ જવા દે? મારા સાક્ષાત માથા ઉપર આપણે હાથ મૂકે એટલે બધા આમ થોડા ઘણા ખંપતી દર હતા, એ લોકો બબે લાડુ લીધા, જેને આમ રીતે આમ કેપેસિટી હતી નહીં, એને દૂરથી દર્શનમાં લાભ માની લીધો કે દર્શન પર્સન મોટો જગન, એટલે કે આપણે નથી ખાવા. એટલે પછી કેટલા બબે લાડુ લીધા, એમાં અદભુતાન સ્વામીએ બે લાડુ લઈ લીધા, કારણ કે 10 દિવસથી બધી પ્રસાદી જતી હતી કે આપણે આ વખતે જવા દેવું નથી. તે પોતે બે લાડુ લીધા, પછી 10 લાડુ બધાને આવી રીતે આવ્યા. પછી મહારાજ વળી પાછા બે લાડુ લઈને નીકળ્યા. મહારાજ કે હવે કોને લાડુ જોઈએ છે, કે હવે તો કોણ ખાઈ શકે, 10 લાડુ આમ પેટમાં ગયા હોય. પછી મહારાજે કોઈ તૈયાર થયું એટલે મહારાજ કે હવે જો કોઈ બે લાડુ લે ને તો એને મસ્તક ઉપર એક હાથ મૂકવું અને છાતીમાં એક ચરણ અરવિંદ આપવું. હવે આ પ્રકારનું પાછું મહારાજે પ્રલોભન આપ્યું એટલે વળી પાછા આમ થોડીક રહી સહી હિંમત ભેગી કરીને થોડાક પરમહંસો તૈયાર થયા કે હાલો કે આ ચરણ અરવિંદ છાતીમાં ક્યાંથી મહારાજ આપણને આપે. એટલે પાછા બબ્બે લાડુ લીધા, એમાં અદભુતાન સ્વામીએ જંપ લાવીને એમણે બે લઈ લીધા, તે 12 લાડુ થઈ ગયા. પછી મહારાજ બબ્બે લાડુ લઈને વળી પાછા પંગતમાં આવ્યા. મહારાજ કે હવે બબ્બે લાડુ કોને જોઈએ છે, તો હવે કોણ તૈયાર થાય? છતાં પણ પછી તો આવી તો કોઈ તૈયાર થયું નહીં એટલે મહારાજે વળી પાછી વાત કરી કે હવે જો કોઈ આવી રીતે 2 લાડુ લે મારી પાસેથી તો એને 2 ચરણારવિંદ છાતીમાં અને 2 હાથ મસ્તક ઉપર મૂકું. કોઈ તૈયાર થયું નહીં. એ વખતે અદભુતાન સ્વામી કે મહારાજ લાવો 2 લાડુ કે, અને મહારાજે એમના માથા ઉપર એમને પત્રમાં 2 લાડુ મૂક્યા. અમે મહારાજ આગળ જતા હતા, અદભુતાન સ્વામી હાથ પકડો, ક્યાં જાઓ છો કે આ માથા ઉપર હાથ મૂકવાની વાત કરી છે અને છાતીમાં ચરણારવિંદ આપવાના છે. મહારાજ કે પણ હું હાથ ધોઈ આવું ને, ઘી વાળા થઈ ગયા લાડુ પીરસી પીરસીને હાથ. અદભુતાન સ્વામી કે ઘી વાળા ચાલશે મારે, કાંઈ વાંધો નથી. તો મારે ઘી વાળા હાથ એમના મસ્તક ઉપર મૂકીને એમને બધું સુખ આપેલો, પણ આ પ્રકારની બધી લીલાઓ એ મહારાજ પોતે કરતા અને હરિભક્તોને સુખ આપતા. આ લીલાઓ એટલા માટે કરતા કે એનું કલ્યાણ ભક્તોનું થાય. પ્રથમના 3જા વચનાત્મા કહ્યું છે મહારાજે કે આવી અમારી એકાદ લીલા પણ જો અંતકાળે સાંભળી આવે તો એનું અંતકાળે અતિ રૂઢું થાય ને ભગવાનના ધામની એને પ્રાપ્તિ થતી હોય છે. પંચાળાની અંદર એકવાર મહારાજે બધા હરિભક્તો સંતોને શેલણ જમાડેલું. શેલણ એટલે ત્યાં ભાત કર્યો હોય, ભાતની અંદર ઘી ને ગોળ એ પીરસવામાં આવે ને શેલણ કહેવાય, એ ત્યાં મિષ્ટાન કહેવાય. એટલે આ શેલણની રસોઈ મહારાજે પીરસી બધાને. હવે ગામની સામે નદી હતી, નદીની પેલે પાર કેટલાક વાઘરીઓ પણ રહેતા. તો મહારાજે કહ્યું કે આ બધા વાઘરીઓને આપણે બોલાવ્યા કે નહીં જમાડવા માટે? તો મહારાજ કે એને કેમ એ વસ્તી ગણીએ છીએ કે પેલા પણ બધાએ ના પાડી. મહારાજ કે સૂર્ય ઉગે તો એ કોઈને આવી રીતે વેરો માત્રો રાખતો નથી, બધાને પ્રકાશ આપે છે. એમ આજે તો સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયો છે માટે એમને પણ બોલાવે, એમને પણ બાકી રાખવા નથી. મહારાજ એમને બોલાવ્યા અને શેલણે બધાને પીરસ્યું. એમાંથી એક વાઘરી હતો, જ્યારે મરવાનો થયો ત્યારે અંતકાળે એને આ શેલણ પીરસતી મહારાજની મૂર્તિ યાદ આવી ગઈ. તો મહારાજ એને અંતકાળે તેડવા માટે આવ્યા અને ભગવાનના અક્ષરધામની અંદર ગયો. તો આ લીલાઓ કરીને, જમાડી કરીને, રંગે રમાડીને, ઘોડા ખેલવીને મહારાજનો હેતુ આ હતો કે એમને સ્મૃતિ રહી જાય તો અંતકાળે એના જીવનું બહુ રૂડું થાય. એક વાર કે તેરી સાંવરી સુરત છટાદાર, મન હરે પ્રાણ હરે તેરી સાંવરી સુરત છટાદાર. આમ એને પીરસતા પીરસતા કોઈ જુએ ને તો પણ અંતરના બધા આ દોષો ટળી જાય એવી મહારાજની આ બધી મૂર્તિની અને આ બધી લીલાઓની આ સ્મૃતિ એ બધું કામ કરતી. તો મહારાજ લીલાઓ આ માટે કરતા કે ભક્તોના અંતરની અંદર પોતાની મૂર્તિ સ્થિર થઈ જાય. સંતો લખે છે કે જો જન સુણે શ્રવણીય બાતા, સાંભળી આવે ઉર સાક્ષાતા, મહાપાપ લગે હોય જાય ભસ્મ હોય જાવે સબજો થાય. ગમે તેવા પાપ હોય પણ જો આ લીલાની સ્મૃતિ કરવામાં આવે કે બધા પાપ આપણા બળીને ભસ્મ થઈ જાય, તો એના માટે આ બધી લીલાઓ કરીને મહારાજ પોતાના ભક્તોને સુખ આપતા. એ લીલાઓને જોઈને બધાને ખુમારી ચડી જતી. જોઈ લીલાને ચડી ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. કે બધાને આમ ભક્તોના અંતરમાં આમ આનંદ આવી જતો ગયો, કોના હાથનું આપણે જમ્યા છે. જેરે હાથે હરિય જમાડ્યો કંસાર, તેને સ્વપ્ને ન ગમે સંસાર. કે મહારાજ આપણને જમાડ્યા, મહારાજે આપણને રંગે રમાડ્યા, મહારાજે આપણી સાથે ઘોડા ખેલ્યા, એટલો બધો આનંદ આનંદ બધાને થઈ જતો કે જગતના બધા આ પંચ વિષય એની વિસ્મૃતિ થઈ જતી. ઘણું સાંભળે છે સમા સમયરે, તેણે બીજી વાત નવ ગમે રે. એ લીલાઓની અંદર એવું બધું મન પરોવાઈ જતું કે એને લઈને આ જગતના કોઈ સંકલ્પ એ બધા થતા નહીં. તો મહારાજ આના માટે આ બધી લીલાઓ કરતા. અત્યારે સ્વામીશ્રી પણ પોતે જે કંઈ પણ બધા ચરિત્રો કરે છે એનો હેતુ આ છે કે પોતાના ભક્તોમાં આવી રીતે એમની મૂર્તિ સ્થિર થઈ જાય તો અંતકાળે એનું અતિ રૂડું થાય. સ્વામી પણ જે રંગોત્સવ કરતા હોય છે, જે કંઈ પણ બધી લીલાઓ કરે છે, ચરિત્રો કરે છે, એનો હેતુ આ છે કે એની સ્મૃતિ આપણને રાખવાની. એ તો પોતે ચરિત્રો કરે છે
પરંતુ આપણે હવે એની

0: સ્મૃતિનું અંગ પાડવાનું છે. આ બધા સંતો હતા, હરિભક્તો હતા, જયારે ઉત્સવમાંથી છૂટા પડે ત્યારે બધી લીલાઓને સંભાળી રાખતા અને એને વારંવાર આવી રીતે અંતરમાં ઉતારતા, એટલે મહારાજની મૂર્તિ એમનાથી પળ માત્ર છેટી રહેતી નહીં. નિષ્ફળ સ્વામીએ જયારે રંગોત્સવ પૂરો થયો ત્યાર પછી વર્ણન કર્યું છે કે રંગોત્સવ પૂરો થાય પછી સંતો હરિભક્તો બધા શું કરતા.
1: આપણે એક જ વાત છે અને ન્યુયોર્કની બોર્ડર ઉપર લખેલું છે. શું લખ્યું છે? યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. એટલે ગમે હોય જો મતભેદ પડ્યો અને એમાં ક્લેશ થાય, કંકાસ થાય અને આપણને સુખ ના આવે અને સંપીને બધું કરીએ. આપણા સાહેબે પણ બોલ્યા હતા સંપ, એટલે એ વાત આપણે વ્યાજબી છે, હકીકત છે, સાચી છે કે આપણે બધા આપણે ગમે દેવને ગુરુને માનીએ પણ અમુક જે કોમન ગુણો છે એના બેસ, એના આધાર ઉપર આપણે સમ કરી શકીએ. ડિફરન્સીસ હોય એને છોડી દઈએ પણ જે આપણા મૂલ્યો છે અને બધા કોઈ ધર્મ, ખાલી તમારે ગુરુ કે ઈષ્ટદેવ એ જે હોય પણ બીજા બધા ધર્મ બધું જ વહેલું સરખા છે, એટલે એના આધારે આપણે સંપ કરી શકીએ. અને આપણે બધા આપ બધા આવ્યા મહાનુભવ અને બધા શુભ ભાવના હતી અને આપણે આ કેટલી મજા આવી. મનમાં ગડબડ હોય છે તો સુખ ના આવે અને આપણે બધા આવ્યા તમે અને સંભની ભાવના હતી એટલે કેટલી મજા આવી, કેટલો આનંદ આવ્યો. હવે કાયમ એવું રહે તો આપણે કેટલા આગળ આવી જઈએ. આપણે હિન્દુસ્તાન પણ 1000 વર્ષની ગુલામી આ રીતે ભોગવી, કુસંભન વાતાવરણ હતું અને ખેંચતાણ થતી હતી એટલે એમાં આપણે બધું ખોયું. પછી ગાંધીજી આવ્યા, એમને બધા એક બધું કર્યું અને એક જ ધ્યેય રાખ્યું તો આપણે આ આઝાદી મળી. અને વગર દારૂ ગોરાય, વગર કોઈ લડાઈ કર્યા વગર આપણને જે આઝાદી મળી એ પણ સંપનું કારણ છે. બધા આપણે બધા કોમના બધા એક ધ્યેય રાખ્યું તો આપણે આ પાડું. એવી રીતે આપણે આધ્યાત્મિક ક્ષેત્ર, આધ્યાત્મિક તો એ છે સંપ ને સુરત ભાવ ને એકતા અને એ મૂલ્યો છે. દાસભાવ, એકબીજાનો મહિમા સમજવો, એના ઉપર જ આધાર છે. સત્સંગ જે છે, નેગેટિવિટી જરાય આવે એટલે એ સત્સંગ જ ના કરે. તો જે આપણે બધા કોમન એક સંપીને આપણે રહીએ અને આગળ વિકાસ થાય એ જ પ્રાર્થના. નહીં તો જો આ સંતો આ થયા છે 1000 સંતો, સ્વામી બાપા પાસે એમને શાંતિ મળી અને આ માર્ગ પસંદ કર્યો અને એમાં અત્યારે કેટલા આગળ આવી ગયા. આ કારણ સંપની ભાવનાથી અને આપણા અક્ષરધામને બધા જે પ્રોજેક્ટ બધા બીજા તમે લોકોએ કરો છો એ સંપ હોય તો વિકાસ, નહીં તો પડતી જ છે, એ ગેરંટી વાત છે. એટલે આપણે સંપીને આપણે આગળ વધીએ એ જ પ્રાર્થના.

અરે સાહેબ વાત કરી છે, આ લોકો લટકો બહુ ગમે છે. સ્વામિનારાયણ હરે, સાહેબ વાત કરી છે. આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. અમે કેટલું બધું જ્ઞાન આપીએ સ્વામી. આ વાત તો સાદી લાગે છે, કારણ કે આપણે કેટલી વાર ખોટી છે, પણ બહુ મોટી વાત છે. આપણે ભગવાનના છીએ, માયાના નથી. આખી દુનિયા માયાના છે. આજે ભગવાન સનનો આશરો થયો એ જ ભગવાનના છે. હવે કડક વાત આવે છે, ગભાની ક્રિયા. બધા જૂના જૂના છે ને, નિર્માનીપણાની વાત છે. એક ગુણ આવે બધું આવી જાય, નિર્માનીપણું આવે એટલે બધું આવી જાય. શ્રીજી મહારાજ વાત કરી, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય. શ્રીજી મહારાજ પોતે આ એકાંતિક ધર્મ માટે બીજું કોઈ કારણ નહોતું. તો એ સંબંધી વાત કરે, આપણે તો 6 મહિને વર્ષે અથવા ક્યારે સાંભળવી નહીં, સાંભળ્યું જ નહીં હોય એકાંતિક ધર્મની વાત. મહારાજ કે દિનમાં 5 વખત એકાંતિક ધર્મની વાત સાંભળતો હોય. જોજો મજા ક્યાં આવે છે, દિનમાં તો હોય, નિરંતર ધ્યાન કરતો હોય. એટલે જે વાંચ્યું હોય એનું જ મનન કરે, ગ્રંથ કંઠે કરતો હોય. બધા ગ્રંથ મોટા મોટા શ્રીજી મહારાજના સંતોના ગ્રંથો કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, શું બાકી રહે. મુક્તમુનિ ને રામદાસ સંત બહેનો સમાગમ હોય, એટલે એવા બધા સારા સારા સંતો જેની પાસે કંઈ જાણવા જેવું હોય, ભગવાનની નિષ્ઠા સંબંધી જાણવા જેવું, એ વાત સાંભળતો હોય. એટલે કાંઈ બાકી નથી એને, ટોપ મોસ્ટ A1 ગ્રેડની વાત સાંભળતો કરતો હોય. એ વાત ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય,

આત્મનો અભ્યાસ નિરંતર રાખતો હોય, રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, પરંતુ જો એક આટલી વાતમાં બધું ફોગ, પરંતુ તે જો સંતો હરિભક્ત નમતો ના હોય તો તે સત્સંગમાં રહેતો થતો અસુર છે. એટલે કેટલી કડક વાત થઈ, નમતો ના હોય એટલામાં. એટલે નમવાનું શીખવું ગમે રીતે, જે શ્રીજી મહારાજે વાત કરી કે માન ટળે ભાવે, એટલે આપણને લાગે કે આને શું પગે લાગ્યું, ગામનું ઉતાર છે, પણ તોય મહારાજ એને પગે લાગ્યું તો માન ટળે ભાવે કહેવાય. લાગતું જ ના એને શું પગે લાગ્યું આમને, પણ તોય એને પગે લાગવું એ માન ટળે ભાવે. મહારાજ કોઈ પણ પ્રકારે નમતા શીખવું.

જેવા ટોપમોસ્ટ 9800 અપ પહોંચે અને એકદમ પટકાય ઝીરો. સત તમારા શોધકો અસુર છે. મહારાજ કેટલીક કચકચાઈને વાત કરી હશે. મારે ગમતું જ નથી. નિર્માની હોય એ જ ગમે છે. બાકી જરાક માન આવે ને માન ફાવે જ નહીં. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર કરતો હોય, સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, પરંતુ તે જો સંતો હરિભક્તો નમતો ના હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે. હવે બહુ ધ્યાનમાં લાવવા જેવી છે. એકવાર આપણે વાંચી ગયા કામ ના આવે, ઘૂંટવું પડે, 100 વખત ઘૂંટવું પડે એવી.

0: નારાયણ.
1: શ્રીજી મહારાજ જે કહે છે, જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ કે ભક્તિ એ કોઈ કરી શકતું નથી. ચાવીયા માસ્ટર કી બધા મોટા મોટા બધું જ્ઞાન કરતો હોય પણ ચાવી ના હોય તો અમાર જશો ને આ કાર, ચાવી હોય ને તો ચાલે ને, ચાવી ના હોય તો હા. તો ચાવી છે નમવું.

અંતરમાં હોય ને તો બહાર આવે, અંતરમાં ના હોય સહેજ ગડબડ હોય તો વાંકો વરી. તત્વજ્ઞાનની વાત છે એટલે બધી નમ્ર હરિજન ભરે છે, જે નમે છે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત, ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું, બધું નમવામાં માસ્ટર કે સત્સંગમાં આ નિર્માણીપણ ગુણ પ્રાપ્ત કરે, બધી ચાવી આવી ગઈ, બધું હોલસમ. તત્વજ્ઞાની વાતો છે બધી નમ્ર હરિજનને ભરે છે, જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું, તેણે મોટા સંતો અને મોટા હરિભક્તોનો સમાગમ કર્યો એમ જાણવું. ચાવી ચાવી છે, ચાવી ના હોય તો બધું અટકે. તમે ઘરે જાય ચાવી ના હોય તો બહાર ઊભા રહેવું પડે, ચાવી આવે ત્યારે કામ થાય. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી. કોણ બોલે છે?

શ્રીજી મહારાજ, એમના ઉપર કોઈ સત્તા નથી. ફાઇનલ એ બોલે છે, નમે છે, તેમાં એક પણ દોષ રહેતો નથી. જે નથી નમતો તેનો બધા દોષો નિવાસ કરે છે. બોચાસનમાં એક સંત છે, બધા ચોકલેટ રાખતા હતા, તમને નહીં મળે. એટલે બાળકો તો ચારે બાજુ વીટાઈ ગયા ચોકલેટ લેવા માટે. બધું કર પછી જે છેટે રમતા હતા ને એ દોડીને આવ્યા. ચોકલેટ ના આપ્યો તો કોઈ દોડી ના આવે. ચોકલેટ મળતી એટલે મહારાજે કહ્યું કે જે નમતો નથી તેનામાં બધા દોષો નિવાસ કરે. દૂર દૂર પડ્યા ફરતા હોય ને એ આવી જાય. નમતો ના હોય જેટલું નિર્માની પણ તેટલી ભગવાનની કૃપા થાય. જેટલું નમે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, જેટલું નમ્યો એટલું મારને ગમે. હવે બધી વાત આમાં આવે ગ્રંથમાં સાર છે. મહારાજે ઘણી બધી વાતો કરી. વચનામૃતમાં અમુક વાતો જે પચ પડે એ લખાઈ, અને આમાં બધું મહારાજે હોલસેલ આપી દીધી. જેટલું નિર્માની પણ તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માનીતા જે કોઈ મોટાઈ નથી. નિર્માની પણ બ્રહ્મનો ગુણ છે, બ્રહ્મનો ગુણ છે. પણ એ ગુણ માત્રનો જનક છે, ઉત્પત્તિ સ્થાન, ત્યાંથી બધા ગુણ નીકળ્યા કરે. નિર્માનીપણ ગુણ માત્રનો જનક છે, એટલે એમાંથી બધા ગુણો ફૂટે. બધા નિર્માની ના હોય બધા દોષો ફૂટે. જે નમતો નથી ત્યાં બધા દોષ નિવાસ કરે, એટલે બધા અવગુણ નીકળે. અને નમે છે એમાંથી બધા ગુણ નીકળે. બીજા અપાર ગુણ હોય પણ નિર્માની પણ ના આવે ત્યાં સુધી એ ગુણો કલંકરૂપ છે. હલો, એકદમ બેસમેન્ટમાં જતું રહ્યું. કલંક કે બીજા બધા ગુણ હોય, નબળા નહીં સારા ગુણો હોય તો એ કલંકરૂપ છે. એ તો બધું આપણે સમજી શકાય, પણ સારા સારા ગુણો હોય એ પણ કલંકરૂપ થઈ જાય. નિર્માની પણ 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ

ત્યાં જાય. અને અહીંયા તો પેટ છે ને, મારા પેટ આપ્યું છે એ બહુ કામ કરે છે. પેટ પૈસાની જરૂર પડે ને એટલે બધી ક્રિયા કરે, તો સમાગમે કરે જે આ લાઈનમાં આવી જાય. અને બીજા લોકમાં કોઈ સમાગમ ના કરે. એશ આરામ બધું ઢગલાબંધ વિશે ત્યાં કોણ ડોરો હોય. અહીંયા પણ જે આપણને તમે $10,00,000 $1,000,000 $1,00,000,000 આવી જાય પછી આ સત્સંગ સેવામાં બધામાં ગૌણતા હોય. કરો પણ ગૌણતા હોય.

તે ના આવે, અમારા દેશમાં એવું બધું થાય. એટલે હું ભગવાનને આપું છું, કોઈ પણ જાતનું માન ના રાખું. જે પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે, ભાવ થાય છે જ, ગમે એમ તો પોતાના અધિક મનાય જ છે. હું બધાથી અધિક છું. પણ મહારાજે કહ્યું, પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. પોતાને અધિક માને તો વાંધો નહીં, પણ બીજાને તુચ્છ સમજે. પોતાના અધિક માને તો અડધું થયું, પણ બીજાને તુચ્છ ગણે, એની ગણતરી જ ન હોય. પોતાને અધિક માનશે ને બીજાને તુચ્છ સમજશે, ને તે જ્ઞાની જ્ઞાની ત્યાગી અને ધ્યાની હશે. બધા ગુણ આવી જાય, જ્ઞાની બધા ગુણ આવી જાય, ત્યાગી ત્યાગીને વૈરાગ આવે, અને ધ્યાની. અને બીજું ગમે જ નહીં, ધ્યાન કરવાનું જ ગમે. જ્ઞાની ત્યાગીને ધ્યાની હશે તો પણ તેના કલ્યાણમાં ફેર છે. સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે. કેટલે કરવાનું શું છે, આ બધું કરવાનું છે. એને આપણે કોઈ વાત સાંભળતા નથી, સાંભળી નથી, સાંભળવા માગતા નથી. આવી બધી વાત છે ને, એલર્જી છે. આ બધી વાત ક્યાં નમવાની હોય. સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે, તેને તેનો સહેજે મોક્ષ થાય. પણ આ કરવાનું છે. બીજું બધું કરીએ આપણે, આમાં ધ્યાનમાં રાખવા જેવી નિર્માની પણ ચાવી છે, કલ્યાણની ચાવી, મોક્ષની ચાવી. ઘટમાં પ્રાણ હોય, ઘટમાં પ્રાણ હોય એટલે શું, જીવતો હોય. ઘટમાં પ્રાણ હોય તો જીવતો હોય, ત્યાં સુધી નિર્માની પણ સૌએ રાખવું. ત્યાં સુધી એટલે જીવતા સુધી, લાસ્ટ બ્રેથ, ત્યાં સુધી સૌએ નિર્માની પણ રાખવું. સદાનંદ સાંઈ મહારાજ.

આજે તો આપણે સવારથી આશીર્વાદ આપતા આવ્યા છે, આશીર્વાદના ઢગલા થઈ ગયા છે. પણ ઝીલવું એ મુદ્દો છે. સો બોલ હોય આપણા ઉપર પડે, જેટલી ઝીલાય એટલું કામ. એટલે આશીર્વાદ તો છે જ. અને આ જે કાર્ય હમણાં સાહેબે કહ્યું કે આ સંપથી થાય, આજે આટલું બધું કાર્ય, આટલું બધું અને શોર્ટ ટાઈમમાં આ બધું ગોઠવવું કરવું, એ સંપ વિના ના થાય. અને સંપ તો છે જ, પણ આનંદ છે અંદર. એકબીજાનો મહિમા, એકબીજાને ચરણરજ માથે ચડાવવાની એ બધું વાત છે. એટલે એને લીધે આ બધું આ થયું છે. સુંદર કાર્ય થયું છે. હવે કાંઈ જોટો જડે નહીં એવું થયું છે. હું તો કલ્પના કરતો હતો, પણ આજે પ્રત્યક્ષ જોયું છે.

કેવું હશે, આ હવેલીની અંદર કેવું હશે, આ બધું હશે. અને એક જગ્યા નહીં, ઠાકોરજી આગળ છે, બીજા આપણા ગુરુ આપણે દેવો છે, એમની આગળ બધે ગોઠવાયું છે. અને એ નહીં તો એક બાજુ એક એક જગ્યા કરી નાખે, પણ બધે જ્યાં જ્યાં અવકાશ મળ્યો ત્યાં ગોઠવી દીધું છે. અને એટલે ફરીથી આશીર્વાદ બધા, તને મને ધને સુખી થાઓ. એક એક એક એક વ્યક્તિ દીઠ પહોંચે આશીર્વાદ. વાત કરવી પડે, 100 વખત 1000 વખત કહેવી પડે, કેમકે આપણા ભેજામાં ઉતરતું નથી. અહીંથી આવીને પાછું જશે, અંદર ઉતરે તો એક જ વાર બોલે તો કામ થઈ જાય. તો આ અમે જેને જેને મહિમા સમજાવે છે એવું નથી, આ બધા ઘણાને સમજાવે છે. અને એને લીધે જ આ નિષ્ઠાના બળથી આ સ્તંભ હોય છે. આ બધી જે દાસભાવ મહિમા આ બધું આ નિષ્ઠાને લીધે જ આપણને થોડું થાય છે. એટલે સત્સંગ રાખો. સત્સંગ તો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ સત્સંગ ના હોય તો જીવન અલેખે. હવે અનંત બ્રહ્માંડનો રાજા એટલે શું કહેવાય? એ બ્રહ્માંડને તો પાર પડાય નહીં. હવે અનંત બ્રહ્માંડનો રાજા કેટલી બધી સાહેબી, કેટલું બધું મહિમા, કેટલું બધું એને માન જસ મળે, પણ તો સત્સંગ વિના મહારાજને તો સત્સંગનો મહિમા મહારાજે કહ્યું, કેટલો બધો મહિમા સત્સંગનો. અને આપણને આજે સત્સંગ તો ઘણે થાય છે, પણ આ પ્રગટનો સત્સંગ, મહારાજ સ્વામીનો સત્સંગ, એ વાત જુદી છે, બહુ જુદી પડે. બીજા બધા તો બ્રહ્માંડની અંદર આવે અને બધું એ પણ સત્સંગ કરાવે છે, બધું કરે છે, પણ ક્વોલિટીમાં ફેર પડે. મહારાજ સ્વામીનો સત્સંગ એ તો પરથી પર, એના ઉપર કોઈ વાત નથી. આવો સત્સંગ મળ્યો છે. અમે એક જગ્યા ગયા હતા, 4 પ્રકારના આઈસ્ક્રીમ એક જગ્યાએ, 2 કિલો પાણી અને 1 કિલો દૂધ આઈસ્ક્રીમ. 2 કિલો, 1 કિલો, પછી બીજી જગ્યાએ 2 કિલો દૂધ ને 1 કિલો પાણી. ત્રીજી જગ્યાએ નક્કર દૂધ. એટલે આપણે આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસ્ક્રીમ નહીં. આઈસ્ક્રીમમાં તો અંદર 30% ક્રીમ જોઈએ તો આઈસ્ક્રીમ કહેવાય. આપણે આઈસ મિલ્કમાં પતી જાય છે અને આઈસ્ક્રીમ માનીએ છીએ. અને પછી ચોથી જગ્યાએ દૂધમાં ક્રીમ, એ આઈસ્ક્રીમ કહેવાય. એટલે આપણે સત્સંગ મળ્યો છે 4 પ્રકારના, દૂધમાં ક્રીમ. અતિ સાચું ભાવ છે, જે આ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે ને, સાક્ષાત એમના ભાવને પામી જાય. અને અનંત અત્યંત સુખ્યાત સત્સંગ દ્રઢ કહીને રાખજો. ગમે એવું થાય ત્યાં છોડતા નહીં. મુશ્કેલી તો આવે, અનંત પ્રકારની વિટમણા છે. કાશીદાસે કહ્યું, મહારાજ અમારે તો આ સત્સંગ કરીએ છીએ પણ અનંત પ્રકારની વિટમણા, એટલે અનંત પ્રકારના દુઃખ સુખ આવે એમાં સત્સંગ કેવી રીતે જાળવવું. મહારાજ પછી વાત કરી કે આત્મા રૂપે થવું બધું, પણ એ તો બહુ મોટી વાત છે. આત્મા રૂપે થવું, આપણે 1 સેકન્ડ આત્મા રૂપે થઈ શકતા નથી, 1 સેકન્ડ. પણ મહારાજ મળ્યા, સ્વામી મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, એમાં જોડાણ

હેલ્થ પ્રીક થાય, બધું આવી ગયું. એ બધું એ લિફ્ટ આપણને ઉંચકીને મૂકી દે અક્ષરધામમાં, એવી વાત છે. તો આપણે આજે જે રીતે સત્સંગ કરીએ છીએ એ કરતા રહેજો, એમાં શ્રદ્ધા હિંમત બળ રાખજો, અને આપે અને ભગવાન બધું કરશે બાકીનું. સદાન સાહેબ મહારાજ.

श्री स्वामीनारायण भगवान ने जय स्वामीनारायण हरे स्वामी बात करी जे लखवो भणवो ते तो ठीक छे ने भक्ति नो काई सारू काई सरू आवतो नथी पण नियम राखी बब्बे घड़ी आत्मा अनात्मा नो विवेक करवा माडे ने बब्बे घड़ी रटन करे ને બબ્બે ઘડી વૃત્તિઓ વૃત્તિને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય છે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો જીવ વૃદ્ધિ પામે છે તો ખરો ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. મહારાજે નિયમ ઉપર બહુ ભાર મૂક્યો છે. નિયમને નિશ્ચય આ બે હોય તો અક્ષરધામ જતા સુધી તમને કોઈ આડું આવે નહીં. તો નિયમની વાત મહારાજ વારે વારે કરે છે અને જો નારદજી ને બધા શંકરજી કરતા બધા મોટા મોટા ધુરંધર હતા બધા ગુણી પણ નિયમ નહોતો તો ભ્રષ્ટ થયા અને એમાં કોઈ બાંધછોડ થવા ન દેવી કે નિયમે કહીને બધું જ આવે છે. નિયમ વિના જો મહારાજે કહ્યું કે નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. પાણીની નાની જે એક શેર અખંડ વહેતી હોય તો ત્યાં ધરો ભરાય પણ પાણીનો ઘડો બીજે ત્રીજે દિવસે એક નાની શેર વહેતી હોય તો બધું પાણી ભરાય. પણ બેસતા દિવસે ભલે આખું કુંડ ભરી નાખે પણ તો એ સુકાઈ જાય. તો જે નિયમની વાત એવી છે કે અખંડ નિયમમાં રહેવું, નિયમથી બધી વૃદ્ધિ પમાય, નિયમથી આપણે સારું રહે અને આપણે અખંડ આપણી સ્થિતિમાં રહીએ. નિયમ વિનાનું બધું પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે સમાગમ કરવાની રીતે કહી છે. પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં હોય એટલે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. એટલે જીવ જોડે એકાંતિક સાથે જીવ જોડવું એ પહેલી કલમ છે. સમાગમ કરણ રીતિ કહી છે. પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય એ જ એકાંતિક, બીજા નહીં. બીજા ગમે એવી પ્રવૃત્તિ કરતા હોય, આકાશ પાતાળ એક કરતા હોય પણ એ નહીં, ભગવાનમાં રહેતા હોય, ભગવાનમાં સાથે અનુસંધાન હોય, ભગવાન અખંડ ધારીને બેઠા હોય એની સાથે, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં હોય એટલે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. હવે સમાગમ ઉત્તરોત્તર આવે બધી

સાંભળતા ના આવે, એક દિવસે ના આવે, પણ એકાંતિકનો સમાગમ હોય તો બધી વાત સીધી પડે. પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. પણ આપણે સમાગમ એટલે શરીરે કરીને નહીં, શરીર તો ભેગા રહેતા હોય એ નહીં, મન મન મનથી જોડાવું. તો મનથી તો આપણે દૂર હોઈએ તોય જોડાણ રહે. પણ જીવ સારી પેઠે જોડાય નહીં તો તેના ગુણ આવે નહીં. અને એ વાત આજ કરો કે ગમે તે હજાર જન્મે કરો, પણ અંતે એમ કરે એના છૂટકો નથી. સ્વામી મુદ્દાની વાત કરી કે સમાગમ બરાબર કરો, મન દઈને કરો, નહીં તો છૂટકો જ નથી. તમે હજાર વર્ષે હજાર જન્મે કરો, પણ અંતે એમ કરેનો છૂટકો નથી. તો મનથી મન કરવચને સમાગમ કરો, અને એમાં મનથી મન સોંપ્યું હોય તો બધું સીધી લીટીની સમજણ, અને આપણે બધા લાભ થાય, બધું લાભ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, આમ સમજાય તો આજ્ઞા પડે છે. થરથર ધ્રુજત રહે વચન મેં ઇન્દ્ર મણિન્દ્રા, થરથર ધ્રુજત રહે વચન મેં અવની અહિન્દ્રા, થરથર ધ્રુજત રહે વચન મેં શશી અરુ સુરા, થરથર ધ્રુજત રહે રૈન દિન કાળ હજુરા, હરિહર અજ આદિ સબે રહેત ભક્તિરત ચાહીતી, મુકુંદ મોહ વશ મૂળ નર કરે ના આજ્ઞા તાઈકી. હવે ટૂંકમાં આ બધા મોટા મોટા છે, બધા એ ભગવાનથી ડરીને રહે છે. ડર એવી રીતે નહીં, ડરીને બીક કે એવું નહીં, પણ ડરીને એટલે ભગવાનની આજ્ઞા લોપાય નહીં એ રીતે ડરીને. ભગવાનની આજ્ઞામાં સાવધાન રહે એ રીતે ડરીને, ડરીને બીજા બીવડાવે ને એ રીતે ડરીને નહીં, પણ આજ્ઞામાં આજ્ઞાનો લોપ ના થાય એ રીતે ડરીને. એ અધિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે, એ બધા આજ્ઞામાં વર્તે છે. જે મહારાજની જે આજ્ઞા કરી છે એમાં રહે, અને શાસ્ત્રમાં પણ જે આજ્ઞા કરી છે એ રીતે રહે. વરી સર્વત્ર જંતોર વિષના અવગત્યા, એમ જીવ કર્મવશ અનંત દુઃખ ભોગવે છે. કર્મવશ થઈને અનંત દુઃખ ભોગવે છે, પણ એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય. એમ જ્ઞાનીને તો અનેક રીત છે, ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી. આજ્ઞા કરી છે બધાને, વિષયનો જોગ હોય એટલે વિષયમાં ગમતા હોય, વિષયમાં રચ્યા પેચ્યા હોય એ મેળ ન ખાય. વિષય તો ભોગવવો પડે, ખાવું પીવું પડે, હાલવું ચાલવું પડે, પણ એમાં મન નહીં, મન તો ભગવાનમાં રહે એ વાત કરે. ને વિષયનો પ્રસંગ રાખી નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી. એટલે આપણે પણ સાવધાની રહેવી રાખવી. એ વાત એમ જ છે, એ વાત એમ જ છે. હવે બીજો વિકલ્પ નથી. આ કહીને આ ગોર ગોર થઈને આમ જ

જાવે, એ વાત તો એમ જ છે. અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ના રહે. આપણે સુખ દુઃખની ભાવના જ્યારે હોતી નથી તો પછી આજ્ઞા લોપે દુઃખ થાય ક્યાંથી મેળ પડે? જાણવું પડે બધું, સુખ શું છે, દુઃખ શું છે, અને દુઃખ આજ્ઞા લોપે તે હૈયામાં સુખ ના રહે. તે જેમ ચણા અને ઘઉં આદિકમાં હિમ પડે તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માહિતી બીજ મરી જાય છે એમ થાય છે. જે આજ્ઞા લોપે એની વાત છે કે એને દુઃખ આ વાતનું એને ખબર ના પડે, પણ જે હિમ પડે ચણાને ઘઉંમાં ઉપર હિમ પડે તો ઉપરથી તો સારું જ દેખાય, જેમ છે એમ જ દેખાય, પણ અંદર ખોખરું થઈ જાય, હિમના કારણે ખોખરું થઈ જાય, એમ આજ્ઞા લોપવાથી આવું થાય. સ્વામિનારાયણ હરે સંવાદ કરી જે આ જીવને માથે સાસ્તા વિના સ્વતંત્ર પડે તો જીવ દેહનો જ કીડો થઈ રહ્યો છે. સાસ્તા વિના આપણા ઉપર કોઈ દેખરેખ રાખનાર હોય, અને દેખરેખ રાખનાર એટલે સત્સંગની દેખરેખ રાખનાર, બીજી બધી વાતમાં નહીં, બીજા તો પણ સત્સંગમાં આપણે વર્તીએ છીએ કે નહીં એ રીતે ઉપર અધિકારી હોય, અથવા સાસ્તા વિના સ્વતંત્રપણે તો દેહ જીવનો કીડો થઈ રહે છે, એ વાતનો માલ નથી, એ એમ જ થાય છે. બહુ ખબરદારી રાખે, બહુ અંતરદૃષ્ટિ કરે તો પાદરું પડે, અથવા તો સાસ્તા વિના. સાસ્તા એ સારામાં સારી કલમ છે. સાસ્તા વિના આ બીજું ગમે એવું હોય તો આ દેહનો કીડો થઈ રહ્યો છે, ગમે એવું જાણપણું હોય તો ઠેકાવું ના પડે. પણ જે આપણે ઉપર અધિકારી હોય એટલે જે આપણને સત્સંગમાં વર્તાવનારા, સમાગમ વર્તાવનારા હોય એની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહો છે. મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહો તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીમડો ખાઈને નહીં તો વાયુ ભરખીને પણ આ સમાગમ કર્યા જેવું છે. જે મોટાનો જે ખરેખર મોટા હોય, એકાંતિક હોય, પરમ એકાંતિક હોય, એના સમાગમ મહિમાની વાત કરી કે છેવટે ઉપવાસ કરીને પણ આ સમાગમ મૂક્યા જેવું નથી, કર્યા જેવું છે. એ તો ઉપવાસમાં તો આપણે રબડી થઈ જઈએ, ઢીલા થઈ જઈએ, અને પછી ચાર પાંચ ઉપવાસ થયા પછી છઠ્ઠે ઉપવાસ સમાગમની વાત જ જતી રહે, પણ ઉપવાસ કરી પણ આ સમાગમ કર્યા જેવું છે. અને જેને કોઈ કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય તે જો આ સમાગમ નહીં કરે તો તેને તો બહુ ખોટ જશે એમ ઘણીક વાતો કરી. ભાઈ જે આ સમાગમની વાત છે, આપણે યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ મળ્યા છે એટલે આપણે તો કોઈ વાતની ગળતી નથી રહેતી. પણ આવો મહિમા સમજ્યો કે આ કદાચ રોટલા ન મળે તો પણ સમાગમ નહીં કરે તો તેને

0: તો બહુ ખોટ છે. અને જે આપણને ખાવા પીવા બધું મળે છે અને બધી વાતે સગવડ છે, તો આપણે જો સમાગમ નહીં કરીએ તો બહુ મોટી ખોટ જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજે જે પુરુષાર્થ કર્યો છે અને જે સિદ્ધાંત આપણને આપ્યો છે, આજે સ્વામીશ્રીનો પુરુષાર્થ અને આપણી સંસ્થા કઈ કક્ષાએ પહોંચી છે, બધી વાતો આપણે સવારથી સાંભળીએ છીએ. અત્યારે આપણું આ શતાબ્દી વર્ષ ચાલે છે, એટલે શતાબ્દી વર્ષે આપણે શું કરીશું, કેવી વિચારધારાથી માંડીને કેવું વર્તણૂક રાખીએ, તો શતાબ્દી વર્ષે આપણે એક આદર્શ સત્સંગી બની શકીએ. શ્રીજી મહારાજ પોતે પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમણે અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસનાનો આપણને સિદ્ધાંત આપ્યો. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ આપણને વાત એમણે સમજાવી, સાથે સાથે સેવા અને ભક્તિની રીત એ પણ શ્રીજી મહારાજે આપણને શીખવાડી. મોટામાં મોટી કૃપા એમણે એ કરી કે આપણને ગુણાતીત સત્પુરુષોની પરંપરા આપી, એટલે એ કદાપી જીવ માટે શક્ય ન બને એવી આ બ્રહ્માંડમાં વાત શ્રીજી મહારાજ લઈને આવ્યા, એ આપણી ઉપર એમની બહુ મોટી કૃપા છે. કે જે વાત દ્વારા, જે જ્ઞાન દ્વારા આપણને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થાય, જન્મ મરણ ગર્ભવાસ લક ચોરાસીના દુઃખથી છૂટાય એવી વાત શ્રીજી મહારાજે આપણને આપી, એ મોટો ઉપકાર. ત્યાર પછી ગુણાત્યાયન સ્વામીથી માંડીને આજે પ્રમુખ સ્વામી મહારાજ સુધી એમણે જીવોના આત્યંતિક કલ્યાણ માટે જે બધો ભગીરથ પુરુષાર્થ કર્યો, બધી વાતો પણ આપણે શિબિરમાં સાંભળી. એમણે જે જીવન ભાવના રાખી અને નિસ્વાર્થ ભાવે હજારો અને લાખોનું કલ્યાણ ઈચ્છ્યું અને કર્યું, એ ગુણાતીત સત્પુરુષોએ આપણને આપ્યું છે. આજે પ્રમુખ સાઈ મહારાજે પણ વર્તમાન કાળે આપણી માટે કેટલું કેટલું કર્યું છે એ બધી વાતો પણ આપણે સાંભળી છે. એટલે શતાબ્દી વર્ષે હવે આપણે આપણા તરફથી શું કરવાનું છે. જેમ બાપની ફરજ છોકરાને જન્મ આપ્યા પછી એનો સર્વાંગે વિકાસ થાય એ હોય છે, એને સારો અભ્યાસ કરાવે, સારા સંસ્કાર આપે, ત્યાર પછી એ પુખ્ત વયનો થાય ત્યારે છોકરાની ઘણી બધી જવાબદારી કુટુંબ પ્રત્યે અને મા બાપ પ્રત્યે રહેતી હોય છે. એમ પ્રમુખ સ્વામી મહારાજે આપણને સત્સંગમાં જન્મ આપ્યો, કે યોગીજી મહારાજે આપણને સત્સંગમાં જન્મ આપ્યો, વર્તમાન ધરાવીને આપણને સત્સંગના સંસ્કારથી સંવર્ધિત કર્યા, પાક્કા સ્વામિનારાયણ સત્સંગી બનીએ એવી રીતભાત આપણને શીખવાડી, એવો રસ્તો આપણને બતાવ્યો, અને એમણે પોતે આટલો સત્સંગ વધે, પ્રચાર પ્રસારને પામે એની માટે આટલો પુરુષાર્થ કર્યો, તો હવે ફરજ આપણી બને છે. જેમ દીકરાની બાપ પ્રત્યે અને કુટુંબ પ્રત્યેની એક ફરજ બને છે, એમ આપણી ફરજ હવે એમના પ્રત્યે બને છે. કે શતાબ્દી વર્ષે હવે આપણે શું કરીશું. આપણે નિયમો ગ્રહણ કર્યા છે કે આપણે વ્યક્તિગત રીતે ખૂબ સારા નિયમો પાડીશું, પણ સૌથી અગત્યની એક વાત જો હોય કે આપણે શતાબ્દી વર્ષે આપણે શું કરવું જોઈએ, સૌથી અગત્યની વાત કઈ હોય શકે, તો સૌથી અગત્યની વાત શતાબ્દી વર્ષે શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના આપણને અતિ દ્રઢ થાય. જે આપણે કહીએ છીએ કે શ્રીજી મહારાજનો નિશ્ચય, નિષ્ઠા એ અતિશય દ્રઢ થાય, કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, સર્વ કરતા હર્તા છે, સાકાર છે અને પ્રગટ છે, એ વાત આપણા જીવમાં અતિ દ્રઢ થાય, તો આપણે શતાબ્દી વર્ષ સાચી રીતે ઉજવ્યું કહેવાય, તો શતાબ્દી વર્ષનો આપણે લાભ લીધો કહેવાય, તો શતાબ્દી વર્ષે આપણી હયાતી સાર્થક કહેવાય, કે આપણે એ શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના અતિ દ્રઢ કરી. તો એ જે નિશ્ચયની વાત છે, આપણે બધાને નિશ્ચય છે જ નથી, એવું નથી, એટલે તો આપણે અહીંયા આવીને બેઠા છીએ અને નાના મોટા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધું દ્રઢ કરીએ છીએ. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં જે નિશ્ચયની વાતો કરી છે, જે નિષ્ઠાની વાતો કરી છે, એ આપણે

કેટલી દ્રઢ છે. આપણે તો માનીએ છીએ કે મારે શ્રીજી મહારાજ સર્વોપરી, મારે ગુણાતીયાન સાંઈ મૂળ અક્ષર, મારે પ્રમુખ સાંઈ મહારાજ મોક્ષનું દ્વાર, મારે એ સિવાય બીજી કોઈ વાત નથી. એ આપણે તો વ્યક્તિગત માનીએ છીએ, પણ વચનામૃત માને છે? પરમ પૂજ્ય સંત સ્વામી કહેતા કે પ્રમુખ સાંઈ મહારાજ તો આપણા બધા ઉપર રાજી છે જ, તમે અલ સેવા કરો તોય રાજી છે, તમે દર્શન કરવા ખાલી મંદિરે આવો તોય રાજી છે. મોટા પુરુષ તો દયાળુ છે, બધાને બોલાવે, ચલાવે, રમાડે, જમાડે, બધાને કરે, પણ ખરેખર સત્પુરુષ રાજી છે કે નહીં એ વચનામૃત અને સ્વામીની વાતો એને પૂછવું પડે. આપણે વચનામૃતને પૂછવું પડે કે સ્વામી મારી ઉપર રાજી છે? વચનામૃત જેમ છે તેમ કહેશે, એ આપણો મુખ્ય ગ્રંથ છે. તો વચનામૃતના સિદ્ધાંત અનુસાર આપણને નિશ્ચય દ્રઢ થયો છે. શ્રીજી મહારાજના જે વચન છે એ પ્રમાણે આપણે મહારાજનો સર્વોપરી સ્વરૂપનો નિશ્ચય પાક્કો થયો છે, એ આપણે આપણી જાતને પૂછવાનું, તો આપણે કામ કર્યું કહેવાય. તો જો શ્રીજી મહારાજે વચનામૃતમાં નિશ્ચયના ઘણા બધા લક્ષણો લખ્યા છે. શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપ સંબંધી વાતો મધ્યના 9મા વચનામૃતમાં કરી છે કે પોતાને મળ્યું જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ એને બીજા અવતાર જેવા જાણે તેનો દ્રોહ કર્યો કહેવાય. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે તે તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ તમે જાણજો. અંત્યના 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે દેવાદિક બધા પૂજવા યોગ્ય છે, પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તો તમને મહારાજે પોતાના સ્વરૂપ સંબંધી જે વાતો કરી છે એ આપણે દ્રઢ છે, એ જે તપાસ કરવો અને જે ખોટ રહી જતી હોય એ સુધારવી એ શતાબ્દી વર્ષ ઉજવ્યું કહેવાય. એ મુખ્ય મુદ્દો છે શતાબ્દી વર્ષે. તો શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ આપણને દ્રઢ થાય એની માટે જે આપણને રીત બતાવી છે, જે નિશ્ચયની વાતો કરી છે, શબ્દો ઉપર આપણે વિચાર કરવો પડે. તો નિશ્ચયની વાત કરતા પ્રથમ પહેલું પગથિયું શ્રીજી મહારાજ મધ્યના 66મા વચનામૃતમાં જ્યારે પ્રશ્ન પૂછે છે અને મુક્તાનંદ સ્વામીનો ઉત્તર આપે છે અને મહારાજ માન્ય રાખે છે, મહારાજ કહે છે નિશ્ચયનું લક્ષણ શું, ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાન વિના બીજે કોઈ ઠેકાણે આપણને પ્રતીતિ આવે નહીં. તો આપણે શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈ દેવ દેવી અવતારમાં, દોરા ધાગામાં, ભૂવા ધાગરિયામાં ક્યાંય પ્રતીતિ ના આવે એ નિશ્ચયનું પહેલું લક્ષણ છે. તો જો એવા સંતો હરિભક્તો મહારાજના વખતે આજ સુધી થઈ ગયા કે જેમને શ્રીજી મહારાજ સિવાય અથવા તો પ્રત્યક્ષ ગુરુહરિ જે તે સમયે મળ્યા એના સિવાય બીજે કોઈ ઠેકાણે લેશ માત્ર પણ આસ્થા હતી નહીં, પ્રસંગો તો એમના જીવનમાં પણ બન્યા છે. દાદા ખાચરના દરબારમાં સાક્ષાત શ્રીજી મહારાજ રહ્યા તો એ દાદા ખાચર કોઈદાળો બે પાંદડે સુખી થયા નથી, કોઈ દાડો એમની એમનો કોઠાર ભરેલો રહ્યો નથી. ઉલટાનું ભાવનગર દરબાર તરફથી એટલા બધા દુઃખ આવ્યા છે, તમે ભગવાન સ્વામિનારાયણનું જીવનચરિત્ર વાંચો તો દાદા ખાચર કરતા 10મા ભાગનું પણ દુઃખ આપણે અહીંયા બેઠા છે એમાં કોઈને નથી. આપણે અહીંયા બેઠા છે એમને કોઈને દાદા ખાચર કરતા 10મા ભાગનું પણ દુઃખ નથી. દાદા ખાચરના લગ્ન થયેલા એમને સંતાન જ નહોતા, આ તો શ્રીજી મહારાજે પાછા ફરી લગ્ન કરાવડાય. દાદા ખાચરને એ ઘણી વખત ગેલા નદીમાં પૂર આવતું તો બધું અનાજ તણાઈ જતું, દાદા ખાચર ઉપર અનેક વખત વાર આવતી એમનું રાજ્ય લઈ લેવા માટે. એમના સગ્ગા કાકા જીવા ખાચર એ રાત દિવસ પ્રયત્નમાં રહેતા હતા કે દાદો મરે, એને કોઈ વંશ નથી તો આ 6 ગામ જે છે એ મારે આવી જાય. અને દાદા પ્રત્યે જે પણ એને કુભાવ રાખ્યો છે એ બધી ક્રિયા રૂપે થયો છે. દાદા ખાચરને ઊભા પાક પણ કઢાવી નાખ્યા છે, ઘોડા પણ એ લોકોના ખેતરમાં ખૂબ છૂટા મૂકી દીધા છે. ભાવનગર દરબારને બધી કાન ભંભેરણી કરી કરી અને દાદા ખાચર ઉપર ટેક્સ એ પણ વધારે નંખાવડાયા છે. પ્રસંગો એવા બનતા કે શ્રીજી મહારાજને પોતાને ઉત્સવ સમયા કરવા હોય ત્યારે દાદા ખાચરના ખડામાં એક દાણો અનાજ ના હોય. કોણ હતા શ્રીજી મહારાજ? કોના ઘરમાં રહેતા હતા? અને એમને જ એમના ઘરમાં રહીને ઉત્સવ કરવો હતો પણ એક દાણો ઘરમાં હતો નહીં. પછી આપણને આવા જીવનમાં પ્રસંગો બને કે ના બને, ક્યાં શ્રીજી મહારાજ આપણા ઘરમાં રહે છે? છે, ઘર મંદિરમાં પ્રગટ છે, એની ના નથી, એ સમજણ છે આપણી અને છે જ. પણ પ્રત્યક્ષ મનુષ્ય દેહ જયારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારે તો દાદા ખાચરના દરબારમાં રહ્યા તોય 24 કલાક દાદા ખાચરને ટેન્શન રહેતું હતું, કંઈક ને કંઈક વાતનું ચાલુ ને ચાલુ હોય. આ બધાની ઉપરાંત પડ્યા ઉપર પાટું સમજવું હોય તો શ્રીજી મહારાજની ચકાસણી, શ્રીજી મહારાજની પરીક્ષા તો ચાલુ ને ચાલુ. એક દિવસ બોલાય કે દાદા તારું આ ઘરાસ બેનો લખી આપો,

નીકળી જાય, જા લખી આપ્યો. તો કે છોકરા માટે મમરા જોઈએ છે, શ્રીજી માત કે કઈ જરૂર નથી, જતો રહે. તમે સભામાં અહીંયા પ્રમુખ સ્વામી મારા દર્શન કરવા આવ્યા હોય મંદિર ઉપર, અને તમે આમ પ્રેમથી આમ જે સોંગ કરતા અને સ્વામી તમારી સામે જોવા, સ્વામી કે ફરી વખત આવતો નહીં મંદિરે, જતો રહેજા, તો આમ કંઠી કાઢીને ખેંચીને પ્રમુખ સ્વામી મારા છાતી ઉપર મારે લો તમારી કંઠી, આ ગયો કે હું. દાદા ખાચર ને આવા હજારો પ્રસંગ બન્યા છે, તોય શ્રીજી મહારાજ નિશ્ચય જરાય ફર્યો નહીં. ત્યારે દાદા ખાચર જેવા થવાય તો શતાબ્દી વર્ષ આપણે ઉજવ્યું કહેવાય. આપણે તો નાની નાની વાતમાં તરત પ્રમુખ સાહેબ મહારાજને પત્ર લખીએ કે બાપા પાર્ટનર જોડે ધંધામાં ખોટ ગઈ અને પાર્ટનર પૈસા ખાઈ ગયો તો પૈસા દેતો નથી, તો શિક્ષાપત્રીમાં લખ્યું હતું, લખાણ કર્યું હતું કે ના બહુ પ્રેમ ઉભરી ગયો ને એટલે બંને જોડે સાળા જોડે ધંધો કરી નાખ્યો. આ પ્રસંગમાં આંગળી ઊંચાઈ કરાવી એટલે અત્યારે 25 જણા આંગળી ઊંચી કરે. આવા કેટલાય પ્રસંગો મનાય છે, તરત પ્રમુખ સાહેબ મહારાજને પત્ર લખીએ. પણ જો દાદા ખાચરના ઘરમાં બધું જ આવ્યું છે એટલે પહેલી વાત આ નિશ્ચય દ્રઢ કરવામાં કે ભગવાન વિના બીજા કોઈ ઠેકાણે પ્રતિ. પછી આશ્ચર્યની વાત તો એ કે શ્રીજી મહારાજ હતા હયાત અને ભાવનગર સરકાર જોડે કેસ ચાલતો હતો, 22 વખત શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતે દાદા ખાચરને ચાંદલો કરી ગળ્યું મોઢું કરાવી અને રાજકોટ કેસ ચાલતો અને મુદત પડે એટલે રાજકોટ મોકલે, જાઓ ફતે થઈ જવા છે જીતશો, અને હીરો ઘોગે જઈને પાછો આવે. દાદા ખાચર વિલે મોઢે પાછા આવે, મહારાજ મુદત પડી, મહારાજ કે ચલો આવતી વખતે જીત થશે. કોણ આશીર્વાદ આપતું હતું? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે. 22 વખત શ્રીજી મહારાજના આશીર્વાદ ફેલ ગયા, શ્રીજી મહારાજ ભગવાન ખરા કે નહીં, હા કે ના પાડો. 22 વખત દાદા ખાચર જેના ઘરમાં રહેતા હતા 30 વર્ષ, જેના ઘરનું અન્ન ખાતા હતા, જેના પૈસે શ્રીજી મહારાજ ઉત્સવ સમયે ઉજવતા હતા, એને 22 વખત કેસ જીતવાના આશીર્વાદ ફેલ ગયા છે. બોલો, હવે પ્રમુખ સાહેબ મહારાજના આશીર્વાદ 5-10 વખત ફેલ જાય તો પ્રમુખ સાહેબ મહારાજ અક્ષરભ્રમ ખરા કે નહીં? અત્યારે આ બોલાય છે, આ તો અમારે વાતો થાય છે, તમારે સંભળાય છે, આમાં આપણું બધાનું એક જ છે. હમણાં જો પ્રમુખ સાહેબ મહારાજ આવું કઈ ચરિત્ર કરે તો આપણે બધા ઊંધા પડી જઈએ. હા તો બોલેલું ફરી જાય, વાયદા આપેલા ફરી જાય, આશીર્વાદ આપ્યો ફરી જાય. પ્રમુખ સાહેબ મારે એક વાત બોલ્યા હતા, દીકરાના આશીર્વાદ આપે દીકરીએ થાય, દીકરીને આપે દીકરા થાય, નાય થાય, એવું બોલી ગયા હતા. લો તો પછી હું કેમ આશીર્વાદ આપવા બેહો જવાના પરથી? પણ નિશ્ચય એમના વિના બીજા કોઈ ઠેકાણે પ્રતિનિધિ ના આવે તો નિશ્ચય પાકો થયા ગયા. અને શ્રીજી મહારાજ ધામમાં ગયા અને 10-15 દિવસ પછી પાછી મુદત તો ચાલુ જ હતી ને કોર્ટમાં, દાદા ખાચર ઢીલા મોઢે બેઠા હતા અને ગોપાલન સ્વામી ત્યાંથી પસાર થયા. ગોપાલન સ્વામી કે કેમ દાદા ખાચર ઢીલા બેઠા છો? તો કે આજે પેલી મુદત છે. તો દામ ગોપાલ સાહેબ કે ચલો ગોપીનાથ દેવને પ્રાર્થના કરીને મહારાજ એનામાં રહીને સાક્ષાત આશીર્વાદ આપશે. દાદા ખાતે હસવા માંડ્યા. તો ગોપાલ સાહેબ કેમ હસો છો? કે તમે મૂર્તિ મારીને આશીર્વાદ આપો એમ કહો છો, પ્રત્યક્ષ 22 વખત આશીર્વાદ આપેલા તોય ફેલ જાય છે. ગોપાલ સાહેબ એકદમ ભાવમાં આવી ગયા. ગોપાલ સાહેબ ગોપીનાથનો હાર મંગાવે પૂજારી પાસે, પ્યારા કે જાઓ ફતે થઈ જશે, જીત લઈને આવશો જાઓ. અને દાદા ખાતે રાજકોટ ગયા, જીત લઈને પાછા આવ્યા જીતીને. તોય દાદા ખાતે એમ ના થયું શ્રીજી મહારાજે 22 વાર આશીર્વાદ આપ્યા અને કઈ ના થયું, ગોપાલ સ્વામી એક વાર આશીર્વાદ આપે એમ થઈ ગયું, એવું ના થયું. ગોપાળાન સ્વામીમાં પણ શ્રીજી મહારાજે રહીને આશીર્વાદ આપ્યા અને 23મી વખત ફળ્યા એવી સમજણ, આ નિશ્ચય કહેવાય. લેશ માત્ર પણ બીજા ઠેકાણે પ્રતિદિન આવે. દહા કાચર કારાણીના દરબારમાં બેઠા હતા અને એક બાવો આવ્યો કે મારી કંઠી પહેરો તમારા દુઃખ દૂર થઈ જાય. તો કે લે ટાંટિયા બાંધ, પગ લાંબો કર્યો. ગળામાં તો સ્વામિનારાયણની કંઠી છે, તારે ટાંટિયા બાંધવી હોય તો બાંધ. તો જો આવી પ્રતિતિ એ ભગવાન વિના બીજે કોઈ ઠેકાણે ન આવે એ પાક્કું રાખ્યું કહેવાય. એટલે મધ્યના 66માં શ્રીજી મહારાજ આ વાત કરી છે. મધ્યના 62માં વતનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનના જે કલ્યાણકારી ગુણ એ આપણામાં આવે છે એ નિશ્ચય આ થાય એ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કહેવાય. બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં આટલા રજોગુણી હતા, એમાંથી સાધુ થયા, મોટા સદગુરુ થયા અને મહારાજે વતનામૃતમાં કહ્યું કે ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. આવા રજોગુણી વ્યક્તિ લાડુદાન બારોટ એ ઉર્ધ્વરેટા નૈષ્ઠિક બ્રહ્મચારી થાય, એ ભગવાનના જે કલ્યાણકારી ગુણ એ જીવમાં આવે છે એ મધ્યનું પ્રથમનું 62મું વતનાવ્રત, એમાં કલ્યાણકારી ગુણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સંબંધી આપણામાં આવે એ શતાબ્દી મહોત્સવ આપણે ઉજવ્યો કહેવાય. ત્રીજી વાત નિશ્ચય સંબંધી શ્રીજી મહારાજ કહે છે લોયાના 3જા વતનામૃતમાં કે ભગવાનને સંતને અર્થે શું ન થાય, લોકલાજનો ત્યાગ કરે, પુરુષ હોય સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, ઘર બાર કુટુંબ પરિવાર સર્વેનો ભગવાન અને સંતને અર્થે ત્યાગ કરે, ત્યારે એનો નિશ્ચય પાક્કો જાણવો.
તો આપણે તો ક્યાંય ત્યાગ કરવાની વાત નથી, પ્રેમથી આપણે ગૃહસ્થ આશ્રમમાં રહ્યા છીએ, પણ કોઈક દિવસ એવો પ્રસંગ બને ત્યારે આઘાત ના લાગવો જોઈએ. સંત સ્વામી ઘણી વખત કહેતા હતા કે પેલાને એક ઉટિયું મરી ગયું અને વૈરાગ થઈ ગયો. કોને? બાજન રાજાને. એક ઉટિયું મરી ગયું ને વૈરાગ થયો, અને આપણે દીકરો મરી જાય છે ને વૈરાગ થતો નથી, એવું સંત સ્વામી ઘણી વખત કહેતા. તે વખતે રડવા બેસે અને તે વખતે છાતી કૂટે, પણ ભગવાન અને સંતને અર્થે બધાનો ત્યાગ થાય. મહારાજે વચનામૃત લોયા ત્રીજામાં લખ્યું છે, તો એવો નિશ્ચય મહારાજના વખતથી આજ સુધી ઘણા બધા હરિભક્તોને દેશ પ્રદેશમાં બધે રહ્યો છે, અને એ લોકોએ એવો દ્રઢ નિશ્ચય અહીંયા સુરતમાં જ્યારે સુવર્ણદાન થયું 96 સાલમાં, ત્યારે બાપા આ જ હરિભક્તો આ જ સત્સંગ સમાજ માટે સ્વામી બોલેલા કે સુરતના હરિભક્તોએ લોયાનું ત્રીજું વચનામૃત સિદ્ધ કર્યું છે. તો જો આવા હરિભક્તો આજે સત્સંગમાં છે કે ધન ધામ કુટુંબ પરિવાર બધું ભગવાન અને સંતને અર્થે લખી રાખે. પરદેશમાં તો એક હરિભક્તે એક યુવકે બાપા એક યુવકના લગ્ન કરાવડાવ્યા, પોતાની પૂજા પછી નાળિયેરની આપલે કરાવડાવી. એમાં એક જરા પરિચિત યુવક હતો જેને બાપા સાથે જરા બોલવાનો છૂટનો વ્યવહાર હતો. બાપા સ્ટેજ ઉપરથી ઉતર્યા ને પછી યુવકે કીધું, એ યુવક તો પરણેલો હતો, એને તો સંતાન હતું, પણ કે જો બાપા તમે જો આવી રીતે સરસ વિધિ કરાવતો હોય ને તો હું ફરી વાર પરણું. એટલે એનું એ જ મેરેજ એ જ ઠેકાણે, પણ ફરી વખત વિધિ કરાવડાવીએ. સ્વામી હસતા હસતા કે મારે તો તને સાધુ કરવો હતો, પણ હવે તું પરણી ગયો કે છે. આટલી વાત એ યુવકને તો કીધી, પણ એ વાત ફરતા ફરતા એ યુવકના પત્નીને ખબર પડી કે સ્વામી આવું બોલે, મારે તો તને સાધુ કરો પણ તું પરણી ગયો. એ પત્નીએ, હવે એની ઉંમર 25 કે 28 વર્ષની, એને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એ બાઈએ પત્ર લખ્યો કે આ પત્ર છે મારા તરફથી મંજૂરી, તમે સમજો મારા ધણીને તમારે અત્યારે દીક્ષા આપવી હોય તો હું રાજી છું, હું મારા દીકરાને મોટો કરીને પણ તમારી સેવામાં મોકલીશ, તમે મારી ચિંતા કરતા નહીં. અમેરિકાની આ વાત છે. એટલે આવો સત્સંગ સમાજ આજે છે. ગઈકાલે જ અમારા એક યુવક સાથે ત્યાં પેરિસમાં અમિત સાથે વાત થઈ, આપણે ત્યાં ગયેલા પેરિસ, કોઠારી સાથે હતા અમે. તો એ સાધુ થવા માટે ઇન્ડિયા આવવાનો છે, પિતાની રજા નથી, પણ એની માતા પેરિસ છેક ફ્રાન્સમાં રહે છે, ત્યાં તો ક્યાં એને સંત સમાગમ ને ક્યાં બધું મળવાનું, પણ ત્યાં અમિત છે પેરિસમાં. એની માતાએ ખબર પડી દીકરાને સાધુ થવું છે, આખા પેરિસમાં 150 જણા હરિભક્તો બધા છે, 30-35 કુટુંબ કહેવાય, બધાને ભેગા કર્યા અને છોકરાને ગોળ ધાણા ખવડાયા, મીઠું મોડું કર્યું, ચાંદલો કર્યું, જા બેટા સાધુ થજે. તો જો આવો સત્સંગ સમાજ છે લોયાનું ત્રીજું વચનામૃત, એ પ્રમાણે નિશ્ચય દ્રઢ થાય એ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કહેવાય. ચોથી વાત નિશ્ચયમાં શ્રીજી મહારાજે લોયાના 10મા વચનામૃતમાં કરી છે કે માયા કોઈ રીતે દુઃખ દેવાને અર્થે સમર્થ થાય નહીં, કોઈ રીતે દુઃખી કરી શકે જ નહીં. પ્રસંગો, પ્રતિકૂળ પરિસ્થિતિ, દેહના સુખ દુઃખ, રોગ બધું જ ઊભું થાય, પણ ભગવાનનો ભક્ત કોઈ દિવસ દુઃખી થાય નહીં. વીરા શેલડિયાનું આખું ઘર હાદા ખુમાણે બાળી નાખ્યું. પહેલી જ વાર સત્સંગ કર્યા પછી, સત્સંગી થયા પછી ગઢડા સમયમાં ગયા હતા, પાછા આવ્યા ને લોકોએ કીધું તમારું આખું ઘર દરબારે બાળી નાખ્યું, કે ભલે બાળી નાખ્યું કે મહારાજે મારી રક્ષા કરી, હું હોત અહીંયા તો હું ઘર ભેગો બળી જ જવાનો હતો ને. લો કેવી સમજણ. એ તો આપણે એમ થાય કે સમયમાં ઉત્સવમાં ગયા હતા, જાત્રા જ ગયા કહેવાય ને, પાછળથી આવું થાય, ભગવાનને સંતે રક્ષા ના કરવી જોઈએ, પણ ના કરી તો પણ માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી નથી. તો જો આવા ભક્તો છે, આ મગનભાઈ સરાઈ છે, એમનો દીકરાની વહુ ને દીકરો બે જણા ધામમાં ગયા, તો ગુરુ પૂનમના દિવસે એમને સભામાં સાકર વેચી કે મારા કરતા પહેલા અક્ષરધામમાં પહોંચી ગયા. આવી સમજણવાળા હરિભક્તો છે. એટલે લોયાનું 10મું એવો સિદ્ધ કરેલું. 5મી વાત શ્રીજી મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં કરી છે કે એના અંતરમાં ભૂંડા ઘાટ માત્ર કોઈ દિવસ થાય નહીં. તો જો મહારાજના વખતથી એવા સંતો હરિભક્તો હતા, આજે પણ એવા સંતો હરિભક્તો છે કે જેને અંતરમાં એકાંતિક ધર્મ અતિશય દ્રઢ થાય છે, એટલે સદગુરુ સંતોના આપણને દર્શન થાય છે. સ્વામી બોલ્યા હતા, સ્વામી કે અમારા ડૉક્ટર સ્વામી છે ને પ્રકૃતિ પુરુષ સુધી બધું રાખના પડીકા થઈ ગયા છે. 1989માં પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી માટે સ્વામી બોલ્યા હતા, સ્વામી કે આપણે આત્મારૂપે વર્તવાની વાતો કરીએ છીએ, પણ આપણને એમ થાય કે આત્મારૂપે કેમ વર્તાતું હશે, પણ આ ત્યાગવલ્લભ સ્વામી જો સાક્ષાત બેઠા છે, એમ કહીને સ્વામી હાથ લાંબો કર્યો. સ્વામી કે આત્મારૂપે સાક્ષાત વર્તે છે. તો આવી રીતે આપણા મોટેરા સંતો છે, મોટેરા હરિભક્તો છે. એક વખત સિટી કાકાએ સ્વામીને પૂછ્યું કે અક્ષરધામનું સુખ કેવું હશે, સ્વામી કે તમને આવે છે ને એવું, એમાંથી કાંઈ બીજું નથી. એટલે આવા સંતો હરિભક્તો આજે આપણા સત્સંગ સમાજમાં છે. તો ત્યાં અમારા શંકર ભગત છે મુંબઈમાં મલાડના, એકલ્યા છે અને લગભગ 20-25 વર્ષ પહેલાના પત્ની ધામમાં ગયેલા. તો અત્યારે રોજ સાંજે 5 વાગ્યા સુધી ધંધો કરે અને 5 થી રાત્રે 10 સત્સંગના સંપર્ક માટે જાય. પણ હમણાં આ વખતે મુંબઈની રવિવારની સભામાં 7-8 હજાર હરિભક્તોની હાજરીમાં સ્વામી એમને ઊભા કર્યા
અને સ્વામી કે આપણે કહીએ છીએ કે અંતરમાં સુખ વર્તે અને મહારાજનો આનંદ આનંદ 24 કલાક રહે, અમારા શંકર ભગત છે સાક્ષાત જોઈ લો કે. 10 મિનિટ સુધી રવિવારની સભામાં એમને ઉભા રાખીને સ્વામી એમને વખાણ કર્યા હતા. તો આ કરશે એનું પણ કલ્યાણ થશે. આવો જો નિશ્ચય ને કેફ હોય તો શતાબ્દી વર્ષ યથાર્થપણે ઉજવ્યું કહેવાય. અરવિંદભાઈ ગુરુ છે, એમને એમના મિત્રએ કીધું કે અમારા સંત છે ગુરુ, એ તો માયાની અને અક્ષર બ્રહ્મની બધી બહુ સારી વાતો કરે છે, સાંભળી એક દિવસ. અને પછી પેલા ગુરુએ કીધું કે તમને બ્રહ્મ સંબંધી અક્ષર સંબંધી વાતો ખબર છે, આવી બધી વાતો શાસ્ત્રમાં લખી છે. અરવિંદ ગુરુ કે બ્રહ્મ ઇઝ જસ્ટ 10 ડિજિટ્સ અવે ફ્રોમ મી. હું ફોન ઉપર 10 ડિજિટ દાબું ને એટલે ઓનલાઈન અક્ષર બ્રહ્મ સાથે વાતો કરું છું. આટલો કેફ આપણા હરિભક્તોને હોય છે. પછી 7મી વાત શ્રીજી મહારાજે નિશ્ચય સંબંધી લખી છે 1978માં વચનામૃતમાં. મહારાજ કહે છે ભગવાન અને સંતના દરેક ચરિત્રને વિશે હંમેશા દિવ્ય ભાવ રહે. અત્યારે આપણને શ્રીજી મહારાજના બધા ચરિત્રમાં દિવ્ય ભાવ રહે, હા, પણ પ્રમુખ સ્વામી મહારાજ ખાલી સભામાં બેઠા હોય, વ્યક્તિગત દર્શન વખતે બધાને પ્રેમથી બોલાવીને જે સ્વામી કહેતા બરોબર તમારો વારો આવે ત્યારે ગોળ ફરીને કોકની જોડે વાતો કરે, તે દ્વારા શ્રીજી મહારાજ બધા ચરિત્રો એક સાથે ઉડી જાય. અને અમને એવું થાય સંતોને, આપને તમને બધાને આપણી જીવદશામાં એ નાના ચરિત્રમાં પણ આપણે ગુલાટ ખાઈ જઈએ, પણ ચરિત્રને વિશે દિવ્ય ભાવ. તે વખતે એવું મહિમા રહે કે ભગતજી મહારાજ કહેતા હતા કે હું તો બળે દેખું, ખભે દેખું, કાને દેખું, કે પ્રમુખ સાહેબ ભલે ગોળ ફરી ગયા ખભેથી મને જોઈ લીધો, અઘરું છે આ તો અમે બોલીએ છીએ તમે સાંભળો છો પણ બહુ અઘરું છે. પણ આ બધી વાતો નિશ્ચયની શ્રીજી મહારાજે લખી છે. પછી વાત વડતાલના 5મા વચનામૃતમાં મહારાજે કીધી કે એ તો એમને વિશે કોઈ દિવસ માયા સમજવી નહીં, એ તો સદાય માયાથી પર છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બોચાસનમાં હતા અને જનમંગલ સ્વામીએ સ્વામીને કહ્યું કે તમે ચોકઠા પહેરો ને ત્યારે 10 વર્ષ નાના લાગો છો, અને ચોકઠા કાઢી નાખો ને તો 10 વર્ષ તમારી ઉંમર વધી જાય છે. સ્વામી હસતા હસતા કે જો આ જનમંગલ ચોકઠા કાઢવાની અને પહેરવાની વાત કરે છે, પણ મહારાજે તો વચનામૃતમાં કહ્યું છે કે સદાય કિશોર મૂર્તિ છે એ મનાવવું જોઈએ. એટલે હંમેશા એમના વિશે એક દિવ્ય ભાવ. અને પછી છેલ્લે તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત. અત્યારે એમ કે ચંદ્ર કેવો તો તરત કહી દેવાનું સ્વામી બહુ સારો, બહુ ભવ્ય, 16 કળાએ ખીલ્યો છે. આ તો આપણે બોલીએ છીએ આ બધી વાતો છે, પણ બધાએ દ્રઢ કરવાની છે. જીવનમાં જયારે પ્રેક્ટિકલ આવે ને ત્યારે બહુ અઘરું પડી જાય. એમ કે આ સ્થાન તમે છોડો, આ પ્રવૃત્તિ તમે છોડો, પછી આ તમારું ગમતું તમે છોડો, તમે લખણી કરવા આવ્યો અને તમારું નક્કી કરીને આવ્યો ને ફેરવી નાખે, એ બધું જે કરે એ વખતે એમના ચરિત્રમાં જે દિવ્ય ભાવ રહેવો એ બહુ જ અઘરો છે. વગર કારણે અન્યાય, ઉપેક્ષા ને પક્ષપાત બધા જ મોટેરા ભક્તોના જીવનમાં આપણે જોઈએ છીએ. મહારાજના વખતથી વગર કારણે અન્યાય, ઉપેક્ષા અને પક્ષપાત એ લોકોના જીવનમાં આવ્યા છે ને આવશે, અને આપણા જીવનમાં પણ આવશે ને આવશે. કોકના જીવનમાં આવી ગયા છે કોક.

કે ના ના બાપા પોણા ચાર થાય ને, સ્વામી કે જો સવા ચાર થઈ ગયા, કે ના ના બાપા પોણા ચાર થયા છે, સ્વામી કે જો ચાર વાગ્યા, બે વખત સ્વામી ફેર્યું, બે વખત કે ના ના સ્વામી પોણા ચાર થયા, જો સ્વામી હસતા હસતા કે તું ઘડિયાળને પરણ્યો છું સત્પુરુષને, તે લગ્ન કોની જોડે કર્યા છે, ઘડિયાળ જોડે લગ્ન કર્યા છે કે સંત સાથે, પછી માથું ખંજવાણ મળ્યું, ના સ્વામી સત્પુરુષ સાથે, ઉમેશ રાજા, એ કે સ્વામી કે સત્પુરુષ સાથે, સ્વામી કે બસ એ કે ચાર તો ચાર ને એ કે સવા ચાર તો સવા ચાર, ઘડિયાળ સાચી કે સત્પુરુષ સાચા, એ કે શાસ્ત્ર, પણ જો ટાઈમે આપણને મનાવું બહુ અઘરું છે, એટલે આ બધી નિશ્ચયની વાતો એટલે આટલા વર્ષના મૃતમાં મહારાજે કરી છે. તો શતાબ્દી મહોત્સવે મુખ્ય આપણું કાર્ય એ છે કે આપણે આવો સર્વોપરી નિશ્ચય અતિશય દ્રઢ થાય, એની માટે આપણે આ પ્રયત્નશીલ હંમેશા રહેવું જોઈએ, વિચારથી માંડીને વર્તન સુધી. તો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કહેવાય, એ પહેલો મુદ્દો. બીજું અગત્યનું શું છે કે આપણે અત્યારે હરિભક્તોમાં સાંપ્રદાયિક વાંચનની બહુ ખોટ છે, ન્યૂઝપેપર વાંચીએ, ટીવી જોઈએ, પણ વચનામૃત, સ્વામીની વાતો, જીવનચરિત્રો, હરિલામૃત, એ બધું આપણે સત્સંગી જીવનને એ બધું આપણે વાંચવાની ટેવ નથી. તો સાંપ્રદાયિક વાંચન રોજ કરવું જ, ભલે કદાચ ઓછું કરી શકે, 10 મિનિટ 15 મિનિટ, ફ્રી હોય તો અડધો પોણો કલાક કલાક થાય, પણ એ કરવું જ, એવો નિશ્ચય કરીને રોજ થોડુંક સાંપ્રદાયિક વાંચન કરીએ ને તો બહુ મોટો લાભ થાય. મોટામાં મોટો લાભ સાંપ્રદાયિક વાંચનનો એ છે કે આપણા જીવનમાં જે પ્રસંગ બને ને, વ્યવહારમાં, કુટુંબમાં, વ્યક્તિગત કે સત્સંગમાં, એવો જ પ્રસંગ પૂર્વે કોઈ ભક્તોના જીવનમાં બન્યો જ હોય છે, એટલો બધો આપણો સત્સંગ સમુદાય વિશાળ છે. તો તે વખતે આપણે કેવી રીતે વર્તવું ને, સિદ્ધિ પેલા ભક્તની કોપી જ કરવાની. શું કરવાનું? કોપી. 100% તમે જો આપણા જીવનમાં કોઈ પણ પ્રસંગ બને ને, પૂર્વે કોઈ ભક્તોના જીવનમાં બન્યો છે આપણા જ સંપ્રદાયમાં, તો સાંપ્રદાયિક વાંચન કરેલું તરત ખબર પડી જાય કે મારે કેવી રીતે કરવાનું, શું કરવાનું, આના જેમ વર્તવાનું, એટલે ભગવાન સંતરાજી થશે. કોપી જ કરવાની. અઘરું છે, કોપી કરવી એ વખતે અઘરી પડી જાય, પણ અંતરમાં જે ભાવ વર્તાય પણ કોપી કરો. ફોર એક્ઝામ્પલ, તમને જો આપણે હમણાં વાત કરી કે વ્યવહારિક મુશ્કેલીઓ અનેક આવે અને સ્વામીશ્રી આશીર્વાદ આપે, બે વાર આપે, પાંચ વાર આપે, અક્ષયની પ્રદક્ષિણા ફેરવાની આજ્ઞા, ફરવાની આજ્ઞા કરે, મહાપૂજા લે, અને તોય વ્યવહારિક મુશ્કેલી આ જીવન ટળે નહીં, તો કયા ભક્તને દ્રષ્ટિકોણમાં રાખવાના? હમણાં આપણે વાત કરી દાદા ખાચરને. તમે ખૂબ સેવા કરી હોય, ખૂબ ભક્તિ કરી હોય, છતાં તમને નાની ઉંમરે કેન્સર થઈ જાય, તો કોને યાદ રાખવાના? જો આ સાંપ્રદાયિક વાંચન આ સમયે કામમાં આવે, નહીં તો તમને ડિપ્રેશનમાં આવી જાય કે મેં આટલી સેવા કરી, ભક્તિ કરી, નિર્દોષ ભાવે કરી છે, દિવ્ય ભાવ રાખીને કરી છે, મને નાની ઉંમરે કેન્સર થયું, અસાધ્ય યોગ. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સદગુરુને ટીબી થયેલો, અસાધ્ય રોગ હતો, એ વખતે કેન્સર જ હતું, સમજણ રાખી કે મોટા સંતનો સમાગમ મળી ગયો. તમે તમારા મિત્રો હોય, સગાવાલા હોય, એ તમને આગ્રહ રાખીને ડુંગળી લસણ ખવડાવે, સિનેમા જોવા લઈ જાય, તે વખતે કયા ભક્તને યાદ કરવાના? આપણે તો નાનું થયું છે, અભેસીને તો દારૂ પીવડાવવાની વાત આવેલી, તોય નહોતો પીધું, તરત અભેસી જો યાદ આવી જાય વારે વારે વાંચ્યો હોય તો. કોપી જ કરવાની ને, નથી જ કરવાનું આ. એટલે આવી બધી વાતો, મંદિરમાં તમે આવો અને સાધુ તમારું અપમાન કરે, થઈ જાય, અમારામાં સ્વભાવ પ્રકૃતિ છે, કોક વખત વ્યવહારમાં હોય ને પ્રવૃત્તિ ભેગો થઈ જાય, મંદિરમાં આવો ને સેવા કરતા કોઈ સાધુ અપમાન કરીને કાઢી મૂકે તો? ભગતજી મહારાજ તો ખરા, પણ ભક્તોની આપણે વાત કરીએ છીએ. દામોદર શેઠ અમદાવાદના સાધુએ ધોલ મારી દીધી, મહારાજે બોલાવીને પૂછ્યું શું થયું? મહારાજ કઈ નહીં, બધું પતી ગયું. મહારાજ કે ના કો. મહારાજ કે હસતા શકે, પેલા સાધુએ ધોલ મારી, પછી કઈ નહીં, અમે તો સેવા કરીને ચાલુ. મહારાજ કે મારનાર નહીં ધન્ય છે, ખાનાર નહીં ધન્ય છે. ફેર ના પડ્યો, ત્યારે દામોદર નું નામ લોયાના ત્રીજા વતનામાં તો મહારાજે લખ્યું છે. એટલે જો કયા આપણા જીવનમાં પ્રસંગો બનવાના જ છે બધા, સાંપ્રદાયિક વાંચન કરેલું હશે તો આપણે પૂર્વે આપણા ભક્તો કેવી રીતે વર્ત્યા એ પ્રસંગે સીધી જ કોપી આપણે થઈ શકે. તમે મંદિરમાં જાઓ, તમને ઉતારો ના, બહુ ભાવ ના પૂછે, સાધુ બે બાજુથી પસાર થાય, તમે સાધુને જે સ્મરણ કરો ને, જો ભોજનનું ના પૂછે, કોઈ કાર્યકરને કોને ઉતારાની વ્યવસ્થા ના જુએ, એ વખતે કોને યાદ કરવાના? પર્વતભાઈને, 16 કળશીનાથ મહારાજને તે વખતે એમણે દુષ્કાળમાં આપેલું. 7 દિવસ દાદા ખાચરના દરબારમાં રહ્યા, દરબારગઢમાં એમ હતું કે ત્યાં વ્યવસ્થા કરશે, પેલા કોને ક્યાં વ્યવસ્થા કરશે, કોઈ પૂછ્યું નહીં, તો એને જરાય સત્સંગનો અભાવ ન આવ્યો. તમારા સગા સંબંધી એ બધા સત્સંગના વિરોધી હોય તો એ વખતે શું કરવું? કે સ્વામી મારાથી તો કંઠી નહીં પહેરાય, પૂજા નથી થતી, કેમ? બધા વિરોધ જ કરે છે, શું કરવું? કે હિમરાજ શાની એ વખતે યાદ કરવા પડે, આખી નાત વિરુદ્ધમાં હતી ને એમણે સત્સંગ રાખ્યો. તો સાંપ્રદાયિક વાંચનની આ વિશેષતા છે, આપણે આપણા જીવનમાં કયા પ્રસંગે કેવી રીતે વર્તવું એ આપણને સાંપ્રદાયિક વાંચન હશે તો ખબર પડશે, સાર ધાર સત્સંગમાં નભી જવાય, નહીં તો તરત પ્રશ્ન થાય. હજી પણ તમે જો વિચારજો, જેના જીવનમાં જે પ્રસંગ

0: છે ને પ્રશ્ન હશે ને એ પૂર્વે કોઈ ભક્તના જીવનમાં 100% બન્યો હશે, એટલી બધી આપણા સત્સંગની વિશાળતા અને દિવ્યતા છે. તો સીધું જ એના પ્રમાણે વર્તી જવાનું. કેટલી સરસ ગાઈડલાઈન, ટેક્સ્ટબુક ટોપ મળી ગઈ, વેરી ગુડ ગાઈડબુક. તો એ આપણા સાંપ્રદાયિક વિશેષતા છે. અને છેલ્લી વાત કે આવો નિશ્ચય આપણે દ્રઢ કરીએ, આવું સરસ સંપ્રદાયિક જ્ઞાન આપણે હોય તો આપણે હંમેશા એક ટેવ રાખવી, એક અંગ પાળવું કે અન્યને સત્સંગ કરાવો છે. જે આપણા સંપર્કમાં આવે અને સત્સંગની વાત કરવી, આપણને કશું જ બોલતા ના આવડે ને તો એક વાક્ય તો બોલતા આવડે કે નહીં, કે શ્રીજી મહારાજ ભગવાન છે, પ્રમુખ સાહેબ મહારાજ બહુ સારા સંત છે, દિલ્હીમાં એમણે અક્ષરધામ બહુ સારું બાંધ્યું, કોક વાત ત્યાં જાવ તો જઈ આવજો, એક વાત સુરતમાં અહીંયા તાપી નદી કિનારે અમારું મંદિર છે તમે આવજો, અમારી રવિ સભા સરસ થાય છે, કથા વાર્તા થાય તમે એકવાર આવજો, એવો 5 વાક્ય તો બોલી શકીએ ને. મલાડમાં શંકર ભગત છે, એમણે ઉત્તર ગુજરાતના 400 કુટુંબોને સત્સંગ કરાવ્યો છે. એમણે ત્રીજું વાક્ય બોલતા નથી આવડતું. પ્રમુખ સાહેબ મહારાજ આ વખતે જમતા ત્યારે 2 વાક્ય જે બોલે છે ને દરેકના ઘરે જઈને, એ વાક્ય બોલાવડાયા કે પ્રમુખ સાહેબ મોટા સત્પુરુષ છે, ઓળખી લેજો, જીવનું કલ્યાણ થઈ જશે, આટલું જ બોલે, ત્રીજું વાક્ય જ નથી બોલતા. પણ 400 કુટુંબને એને નિષ્ઠા કરાવીને પૂજા કરતા કર્યા છે, 2000 જણાને એને પૂજા શરૂ કરાવી છે. તો આપણે ના કરાવી શકીએ? એક છેલ્લો પ્રસંગ કહી દો. ગઈકાલે સવારે અમારું મુંડન હતું, એક નવા વ્યક્તિ મુંડન કરવા માટે આવેલા, પછી પ્રસન્ન વદન સ્વામી અમારો બધાનો પરિચય કર્યા કે અમને કંઈક પરિચય થયો હશે. તો ડૉક્ટર ધર્મેશ પંચાલ મુંબઈમાં, એ રેગ્યુલરલી એમની દુકાને વાળ કપાવવા અને દાઢી કરાવવા માટે જાય છે. તો પેલા વાળ કાપતા હોય ને ડૉક્ટર ધર્મેશ પંચાલ બેઠા હોય, અને પેલો વાણંદ છે ને વાળ ને દાઢીને તું કરતો હોય, તો બેઠા બેઠા સત્સંગની વાતો કરે. 6 મહિનાથી જ પેલા વાણંદે ત્યાં દુકાન ખોલી, પણ 6 મહિનાથી ત્યાં જાય છે. આજે એને કંઠી પહેરાવી, પૂજા લેવડાવી, અને ગઈકાલથી 13ના દિવસે મંદિરે સેવા કરવાની શરૂઆત કરાવી દીધી. હવે આ શેઠે વાણંદને સત્સંગ કરાયો. અમારું મુંડન પત્યું ને ત્યાં એક આનંદ બીજો છે, વાણંદ પારલાથી આવે છે, એને અમને સંતોને વાત કરી કે આ ગુરુવારે તમે સભામાં આવવાના ને સંતો, એટલે સંતો કહ્યું કે આવવાના, કે અમારે મારે ત્યાં છે ને એક મારા બહુ મોટા ગ્રાહક છે, બહુ મોટા પાર્લાના બિલ્ડર છે, કરોડોપતિ માણસ છે, એ જ્યારે મારી પાસે દાઢી કરાવવા આવે ને ત્યારે હું એને કહું કે અક્ષરધામ બહુ સારું, પ્રમુખ સ્વામી બહુ સારા સંત છે, પોકેટ કેલેન્ડર આપ્યું, શિક્ષાપત્રી આપી. તો એ જે બહુ મોટા બિલ્ડર છે, અબજોપતિ માણસ છે, એણે નક્કી કર્યું છે કે હવે મારે કંઠી પહેરવી છે ને પૂજા, તો મેં કંઠીની પૂજા તૈયાર રાખી છે, આ ગુરુવારે તમે સભામાં આવો ત્યારે સભામાં આવવાના છે. એટલે ગઈકાલ સવારનો પ્રસંગ, શેઠે વાણંદને સત્સંગ કરાયો, અને એક વાણંદે શેઠને સત્સંગ કરાયો, એ ગઈકાલ સવારની જ વાત મુંબઈની. તો જો આપણે ત્યાં વાગશે, એટલે સત્સંગ અવશ્ય કરાવો. આપણે બધા પણ કોઈક સગેવાલે સત્સંગ થયો છે તો આ સત્સંગની આવી દ્રઢતા રાખવી, અને એની માટે થોડોક દાખલો અને પુરુષાર્થ ચોક્કસ કરવા, તો અન્યને સત્સંગ થાય. તો આ 3 વાત જો આપણે રાખીએ તો આપણે શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કહેવાય. પહેલી વાત, મહારાજના વચને જે વચનામૃતમાં નિશ્ચયની વાતો કરી છે, એવો નિશ્ચય આપણને મહારાજના સ્વરૂપનો દ્રઢ થાય, એ પહેલી વાત શતાબ્દી નિમિત્તે. બીજી વાત આ કે આપણે સાંપ્રદાયિક વાંચન આપણું બરોબર પાક્કું ને વ્યવસ્થિત હોવું જોઈએ. અને ત્રીજી વાત કે જે આપણા સંપર્કમાં આવ્યા નાના મોટા ભાઈ ભાઈ બધાને આપણે સત્સંગની વાતો કરીએ, તો ગુણાતીયાન સ્વામી કે એક જીવને સત્સંગ કરાવે તો એને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. તો આ 3 વાતો જો આપણે શતાબ્દી મહોત્સવ નિમિત્તે કરીએ તો આપણે ખરેખર રીતે, વ્યક્તિગત રીતે અને સંસ્થામાં એક બહુ મોટી રીતે આપણો BAPSનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ જાય તેવું બળ આપણને કાયમ રહે, એ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જઈને બોલ્યા જે, આવું અંતકરણ થાય તો જીવ સુખ્યો થાય તેમ સત્સંગ કરતા કરતા થાય છે. મૂળ તો સત્સંગ કરે તો બધું થાય, પણ સ્વામીએ કહ્યું કે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલે છે. સ્વામી ઉપર આકાશ પાતાળ બધે દ્રષ્ટિ કરી છે. તો અને આવો વિચાર આવો, બીજા કોઈને વિચાર આવે જ નહીં કે શરદ ઋતુમાં નિર્મળ આકાશ જોઈને બોલ્યા છે કે આવું અંતકણ થાય ત્યારે જીવ સુખ્યો થાય. એટલે નિષ્કલંક નિષ્પાપ, કોઈ રીતે દાગ ના હોય, અને જેમ શરદ ઋતુનું આકાશમાં કોઈ દાગ ના હોય કોઈ

બદીના હોય એમ આવી રીતે અંતઃકરણ થાય તો જીવ સુખ્યો થાય. તેમ સત્સંગ કરતા થાય છે, એ પણ સત્સંગ કરતા કરતા થાય, બીજી કોઈ ક્રિયા કરતા આવું પરિણામ ના આવે. તો સત્સંગ જીવમાં હોય અને સત્સંગ કરતા કરતા આ જીવ પવિત્ર થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટળકો ભૂખ તરસ તેમ સહન કરવું પણ કેવળ દેહનું જતન કરવું નહીં. આપણે તે જ થાય છે, પણ સ્વામીએ કહ્યું કે મોટાનો મત અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટળકો ભૂખ તરસ તેનું સહન કરવું પણ કેવળ દેહનું જતન કરવું નહીં. એટલે દેહ સાથે અનાદિકાળથી લગીની છે એટલે આ થઈ જાય છે. પણ સ્વામીએ કહ્યું કે સ્વામીના યોગમાં આવ્યા પછી બધી વાત છે. સ્વામીના યોગમાં આવ્યા પછી આપણે સાધના શું કરવાની, તો હા સહજ સહજ સહજે સહજે આપણે બળજબરી જોર કરવાનું નથી, પણ સહેજે સહેજે તાળ તડકો ભૂખ તરસ એ બધાનું સહન કરવું પણ દેહનું જતન કરવું નહીં. ટૂંકમાં દેહ બાજુ આપણું ખેંચાણ થાય છે એટલે દેહને લગતું બધું થયા કરે છે. પણ સ્વામી કહે કે સહેજે સહેજે દેહનું જતન કરવું એટલે કેવળ દેહનું જતન કરવું નહીં. ટૂંકમાં આ છે, આપણે બધું થયા જ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે? તે જેને તેમાં હેત હોય તેને આવે. હવે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય, પણ કોને થાય? જેમાં મેં હેત હોય એને થાય, નહીં તો આવરું પડે અને સામાન્ય ગણે. પણ જેમાં હેત હોય તે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. એટલે આ અંતરની વાત છે, ઉપર ઉપરની વાત નથી. કોને સુખ આવે? જે મહિમા હોય અને એને સુખ આવે, હેત હોય એને સુખ આવે, તે જેને જેમાં હેત હોય તેને આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે કોટી કલ્પે આ વાત હાથ આવી છે પણ તે સત્સંગ રાજાને નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો. કોટી કલ્પે સ્વામી છે, સ્વામી તો એમનો ગણિત તો લાખ ને કરોડ ઉપરથી થાય, સામાન્ય આવે. આમ તો જોવા જઈએ તો 1 થી 10 સુધી ગણતા ના આવડે સ્વામી, પણ બીજી અબજો કરોડોની વાતમાં પડ્યા. આ નાનું સોનું ફાસફૂસું માં શું હાથ બધું. તો સ્વામી કહ્યું કોટી કલ્પે હાવા થાત આવી છે. કોટી કલ્પે, એ કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ, અને કોટી કલ્પે એટલે કરોડોથી ગુણાકાર કરો, કેટલા યુગો ને યુગો વીતી જાય આપણે. પણ તો સ્વામીએ તો સ્પષ્ટ વાત કરી, કોટી કલ્પે આ વાત હાથ આવી છે. તો કેટલી મોંઘી વાત છે, કેટલી ઉત્તમ વાત છે, પણ આપણે સામાન્ય ગણીને પાસ ઓન કરીએ છીએ.

ખોટી કલ્પે આ વાત હાથ આવી છે. ખરેખર આ વિચારવા જેવી વાત છે. જો આપણે વિચાર કરીએ તો કેટલો આનંદ આવે કે આ કેવા સ્વામી મળ્યા છે, કેવા પુરુષ મળ્યા છે. ખોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો. એ બધા કોઈને ગમે નહીં. આ શેત જ જુદો છે. ભગવાન પાસે જવાની વાત છે તે બધું કોઈને ગમે નહીં. ને ઇન્દ્ર અંતઃકરણને પણ નથી ગમતો. ને ઇન્દ્ર શાના ગમે, એ તો વિષયને માર્ગે ચાલ્યા છે. એટલે કોઈને ગમતો હતા સત્સંગ, કોઈને ગમતો નથી. એક જીવને જ ગમે છે. ને માયા તો પેટ ખૂટે છે જે મારા હાથથી ગયો. એ સુંદર વાત છે. આ સત્સંગ એટલે અસલી સત્સંગ કરે છે એ કોઈને ગમતું નથી, કોઈને. અને એક જીવને જ ગમે છે. અને જીવને જ ગમે છે. અને માયા તો પેટ ખૂટે છે કે મારા હાથથી ગયો, આ છટક્યો. એટલે છટકનારા લાખોમાં કોક હોય, એકાંતિક ભક્ત હોય, એ છટકે. બાકી તો બધા માયાની પેટમાં જ છે, ગૂથા જ ખાયા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરી દે, સાધન કરી કરીને મરી જાય તો વાસના ટળે નહીં. જો એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. એટલે આપણે કેટલા ભાગ્ય, કેટલા નસીબદાર છીએ જે વાત સ્વામીએ કરી છે એ જ મળ્યા છે આપણને. એટલે આપણા તો ભાગ્યનો પાર નથી. પણ આપણે વધુ સામાન્ય કોટીમાં વધુ ચાલ્યું જાય છે, ખાવું પીવું બધું. એ આ તો એકાંતમાં બેસીને, નિષ્કવણ સ્વામી કહ્યું એમ, એકાંત બેસીને આ રહસ્ય વિચારવા જેવું છે. એક એક વાત જે વિચાર કરે તો પાર આવે એમ નથી. પણ સ્વામી અહીં વાત કરી કે સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં. વાસના સૌબરિયાદિકના કેવા સાધન, પણ તોય વાસના ટળી નહીં. જ્યાં પાણીમાં તપ કર્યું 60,000 વર્ષ, પણ જ્યાં બહાર નીકળ્યું તરત જ વિષય ચોંટી ગયા, તરત જ, એક સેકન્ડની વાર નહીં. તો એટલે 60,000 વર્ષ પાણીમાં રહ્યા એનું ફળ શું? વાસના તો ટળી નહીં. પણ સ્વામીને કહેવું છે કે એ આપણા ભાગ્ય કહેવાય છે, આપણને આ પુરુષ મળ્યા છે. સાધન કહીએ કે મળીએ તો વાસના રહે, એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. જે વાત સ્વામી કહી છે એવા પુરુષ આપણને મળ્યા છે, તો એને એના અનુગ્રહ, એની દયા હોય, એ કૃપા કરે તો ટળે. હવે કૃપા ક્યારે કરે એ આપણે શોધી કાઢવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરી દે, આપણું તો દર્શન કરશું તેનું કલ્યાણ થશે. પણ ભાઈ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ને આ તો મુક્ત દેહ ધર્યા છે, ને વાસના જેવી જણાય છે, તે તો દેહ ધર્યા તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. હવે આ બધા આ જીવ આ દેહધારી થાય એટલે દેહ તો જોઈએ જ, ગમે એમ. એટલે બધા મુક્ત સ્થિતિમાં જ છે. પણ દેહ આપણે

બહુ મહિમા કહીએ તો છકી જાય. બધું આપે આપે કંટ્રોલ બહાર વાત થાય એટલે સ્વામી કે બહુ મહિમા કહેતા નથી. આપણે તો દર્શન કરીએ તો પણ કલ્યાણ થશે, કેટલી મોટી વાત આપણા દર્શનથી બધાને. ભાઈ એકવાર એક યુવક છે.

કલ્યાણ તો મહારાજની દયાથી થશે, આપણે નિયમ પાડવા. એ બધું વાત ખરેખર જોઈ આવ્યો, ધામધૂમ કરી અને પછી વાત લે છે કે સ્વામીની વાતમાં આવ્યું છે કે આપણું કલ્યાણ, આપણા દર્શનનું કલ્યાણ થશે, તો બધાને દર્શન દેવા ગયે છે. આપણું તો દર્શન કરશે એને કલ્યાણ, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ખરેખર વર્તમાન એ તો જુદી કક્ષાની વાત છે, એ તો કેટલી સમજણ હોય એટલો મહિમા હોય, એકાંતિક ભક્તિ ભાવે ભક્તિ કરતો હોય એને આ મહિમા પચ પડે. અને બીજાને તો લસરી જાય, સરી જાય. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરી છે, મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે કરોડ વાણે કહીને એક બનવાર ભરાય, ઇંગ્લિશમાં મેન ઓફ વોર કહે છે, મનવાર ટૂંકમાં. એટલે મનવાર જે એક મનવાર ભરાય એ 100 કરોડ મનવારું ભર્યું છે. સ્વાયના સંકલ્પ તો કેવા મોટાટા બધે. આપણે હાથી ફાટી જાય એવા બધા મહિમા છે, પણ આપણે વિચાર નથી કરતા એટલે ચાલ્યું જાય છે બધું. વિચાર કરે તો એક વાતમાંથી આગળ જવાય નહીં એવું છે. કરોડ વાહણે કંઈ એક મનવાર ભરાય, એ 100 કરોડ મનવારું ભરવી છે, એટલા જીવનું કલ્યાણ કર્યું છે. એટલે અમે તો અબજોની સંખ્યામાં ગણતી થાય. અને છે આ ગપ્પા નથી, એવું ડીંગ મારી નથી, ખરેખર વાસ્તવિકતા છે. સ્વામી તો અનંત બ્રહ્માંડ ગણતીમાં નથી, એક રૂવાળામાં આવી જાય અનંત. એ તો આપણા રૂવાળામાંની વાત કરી કે આપણા રૂવાળામાં અનંત બ્રહ્માંડ આવી જાય એ વાત. એવું જ્યારે આપણે મનાય ત્યારે નિર્વિઘળ ઉત્તમ નિશ્ચય ગણાય. એટલે ટૂંકમાં તો મહારાજે કહ્યું કે આ સ્વામીની ગણતરી બધી એટલી મોટી મોટી છે, પણ સાચી છે, ટૂંકમાં સાચું છે. પછી અમે વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ, પછી થાય કે અમારું દર્શન કરે એનું કલ્યાણ થાય. વરી એમ વિચાર કર્યો છે અમારું દર્શન તો કેટલાક જીવને થશે, અમારું દર્શન કેટલાક જીવને થશે. જૂનાગઢમાં રહ્યા, જૂનાગઢના માણસો અને 2-4 બીજા હોય તો એનું સ્વામી કહી નહીં, માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્યાણ થાય. સાધુનું બધી તેમ વિચાર થયો છે, સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ થાય. સત્સંગીનું પણ તો સત્સંગી તો આપણે 10 લાખ છે, તો એના બધા દર્શન કરે તો

0: એનું પણ કલ્યાણ થાય. માટે સત્સંગ દર્શકતા અને સત્સંગીને પણ જમાડે એનું જમે અને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ એ શરીરનું કલ્યાણ કરવું છે. એટલે કલ્યાણ દરિયો, કલ્યાણનો દરિયો છૂટો મૂક્યો છે. એમાં જેટલાને જીવ કોન્ટેક્ટ થાય, જેટલું બધાને મન થાય, જો સ્વામીએ કહ્યું આ સાધુ તો બહુ સારા રહે, ખરા કલ્યાણ કરનારા રે, એટલે આટલું જ ગુણ લે. ભલે સત્સંગી હોય ના હોય, જાણતો હોય ના હોય, પણ સાધુનું ગુણ લે, આ બસ સાધુ તો બહુ સારા, એટલું જ તો મારે કે કલ્યાણ કરવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે, ગુરુનું અંગ બોલાવ્યું ત્યાં પ્રશ્ન પૂછ્યો છે. આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે, પણ કાંઈ પુરુષ પ્રયત્નનું તો કહ્યું નથી, તે કેમ સમજવું? આ બધા ગુરુનું અંગની વાત કરી તો ગુરુનો એવા લક્ષણો છે, દયા અને એ બીજાનું મહિમા સમજે, એ બધા લક્ષણ છે. તો એમાં તો આપણે કાંઈ કરવાનું રહ્યું નથી, જે જોવા જઈએ તો બધું જ ગુરુ જ કરે છે, તો આપણે શું કરવાનું? તો એ કેમ સમજ્યું ત્યારે તેનો ઉત્તર કર્યો છે, સર્વે વાત ગુરુ જ કરે છે, ત્યારે અહીં આવવાનું છે. અહીં આવવા માટે પણ ગુરુ દ્રષ્ટિ કરી ખેંચ્યા. જો હનકોપે વાત કહી કે એ આવ્યા નથી, એ સ્વામીએ ખેંચ્યું. અને તો હવે વાત સાચી છે, અને તો એ તો ક્યાં હોલેન્ડનો હોલેન્ડવાસી, અને ક્યાં ઓલા દુકાનમાં ચડ્યો અને એને જોગ થયો, એને પૂછ્યું આ કોણ છે, અને એમાંથી કે મને ગુરુ ખેંચ્યા છે, યોગી અપાય ખેંચ્યા છે, હું મારે તો કોઈ ખબર જ નથી આ સત્સંગ શું છે કેમ છે. વળી એ માટે નીકળ્યો પણ નહોતો કે આ સત્સંગ કરવા માટે, એ તો અચાનક આવી તો ગુરુએ ખેંચ્યા છે. એટલે આપણે પણ બધા દેખાય છે, પણ ગુરુએ જ ખેંચ્યા છે આપણને. અને હમણાં એમ છે જી,
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વ અવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો, ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાની જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવન નારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા થોડા દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષયક વાતો સમજી રહ્યા છીએ. એમાં શ્રીજી મહારાજના જીવનના અનંત ગુણો એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને તાદ્રશ દેખાય છે. એવા અનેક પાસાઓ દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુહરિના

જીવનનું મૂલ્યાંકન કરેલું. એની સાથે સાથે જ શ્રીજી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં, એમની પ્રત્યક્ષ સાનિધ્યમાં જેવો ભક્ત સમાજ તૈયાર થયેલો, એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. તેથી પણ આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. મહારાજના વખતમાં હરિભક્તો જે શ્રદ્ધાથી સેવાને સમર્પણ કરતા, એ જ શ્રદ્ધાથી આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ભક્તો સેવા અને સમર્પણ કરે છે. મહારાજના વખતમાં હરિભક્તોએ જેવી સમજણ કેળવેલી, સાંખ્ય અને યોગ બંને પ્રકારની સમજણ જેવી કેળવેલી, એવી જ સમજણ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્ત સમાજમાં આપણને દેખાય છે. મહારાજના વખતમાં જેમ હરિભક્તો મહારાજને સર્વોપરી જાણતા અને ભજન કરતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્તો મહારાજને સર્વોપરી જાણી અને એમનું ભજન કરે છે. એટલે એ એક વ્યક્તિત્વનો દ્રષ્ટિકોણ એ પણ છે કે મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો અદલ ભક્ત સમાજ એ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે, ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. પહેલી જ વાત આપણે સેવાની સમજીએ તો મહારાજના વખતમાં ભક્તો જેવી શ્રદ્ધાથી તને મને ધને સર્વ પ્રકારે સેવા કરતા એવા ભક્તો આજે પણ છે. જ્યારે જ્યારે ગઢડામાં કે વડતાલમાં કંઈ મહારાજના સાનિધ્યમાં પ્રસંગ હોય અને દેશ પરદેશથી બધા હરિભક્તો પધારવાના હોય, ત્યારે ત્યારે એ ભગાદોશી કાયમ સેવા માટે જોડાઈ જતા. દામોદર શેઠ એ અમદાવાદથી આવીને કાયમ સેવામાં જોડાઈ જતા. આ બધા પ્રતિષ્ઠિત, બધા સામાજિક દ્રષ્ટિએ આગેવાનો કહેવાતા, ખૂબ ધનાઢ્ય હતા અને છતાં પણ નાનામાં નાની સેવામાં ખૂબ શ્રદ્ધાથી જોડાતા. એમાંય દામોદર શેઠ છે અને ભગાદોશી એ બંને તો આમ સ્થૂળ કાય હતા, છતાં પણ ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા. ત્યારે મહારાજ કહેતા કે સમયામાં જ્યાં જોઈએ ત્યાં દામોદર તો દેખાય જ. એટલે શું કે સભા ભરવા, સભા થવાની હોય ત્યાં પાથરણા પણ દામોદર શેઠ જઈને પાથરી આવતા. વળી રસોડામાં બધા જમવા જવાના હોય તો સભામાં બધું પાથરી અને તરત દામોદર છે રસોડામાં સેવામાં જોડાઈ જતા. અને જ્યારે રસોડામાં બધા જમવા માટે આવે ત્યારે ખૂબ પ્રેમથી બધાને પીરસતા. વળી વાસણ ઉટકવાની સેવામાં પણ જોડાતા. હવે દામોદર તો આવા મોટા નગર શેઠ અને છેક સુરત સુધી અને સુરતના બંદરથી પરદેશ સુધી એમનો બધો વેપાર ચાલતો. અને મહારાજ પ્રત્યેની એવી અનન્ય નિષ્ઠા અને મહારાજને પણ એમના પ્રત્યે એટલો વિશ્વાસ કે મહારાજ એમને તુકારે બોલાવતા કે દામોદર એમ કહીને બોલાવતા મહારાજ, એ પણ રાજી હતા. અને લોયાના ત્રીજા વતનામૃતમાં મહારાજ એમનો ઉલ્લેખ કર્યો છે કે દામોદર જેવી નિષ્ઠા. એટલે આવા અનન્ય ભક્ત હતા. ભગાદોશી પણ આમ સ્થૂળ કાય પણ દોડી દોડીને બધે સેવા કરતા. તો આવી રીતે આવા ધનાઢ્ય હતા, છતાં પણ મહારાજના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં આવી રીતે પોતે નાનામાં નાની સેવામાં પણ જોડાતા. એટલે ખૂબ આવી શ્રદ્ધા હતી. દામોદરના જીવનનો વિશેષ પ્રસંગ કે મહારાજ સાથે કેટલી બધી પ્રીતિ પણ એમને હતી કે એક વખત સભામાં બેઠેલા અને શ્રીજી મહારાજ સામે આમ જોઈ અને દામોદર મુસ્કરાયા. ત્યારે મહારાજે પૂછ્યું કે દામોદર કેમ હસ્યા? ત્યારે મહારાજને દામોદર શેઠે વાત કરી કે મહારાજ આપ રાજી હો તો મારે આપની પાસે માંગવું છે. ત્યારે મહારાજ કે તમ જેવા ભક્ત માગે અમે રાજી છીએ, તમારા અંતરમાં તો કોઈ સંસારની વાસના છે નહીં, માટે તમે જે માંગો અમે આપીએ. ત્યારે દામોદર શેઠે શ્રીજી મહારાજને હાથ જોડીને ભર સભામાં મહારાજ પાસે માગ્યું કે આ તમારા મુખારવિંદની સ્મૃતિ જ્યારે પૂજા દરમિયાન કરીએ છીએ ત્યારે તમારા આ નીચલા હોઠ ઉપર જમણી બાજુ જે સફેદ બિંદુ દેખાય છે એને લીધે સુખ આવતું નથી, માટે મારી એક વિનંતી છે કે જો તમે મારી ઉપર રાજી થયા હો તો તમારા હોઠેથી આ સફેદ બિંદુ અદૃશ્ય થાય અને મારા હોઠે થઈ જાય એવી પ્રસાદી આપો. ત્યારે મહારાજ કંઈ બોલ્યા તો નહીં, ખાલી આમ હસ્યા. અને ત્યાં અદ્ભુતારંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે
કે એક અઠવાડિયા પછી મહારાજના નીચલા હોઠેથી જમણી બાજુથી એ સફેદ બિંદુ ગાયબ થયું અને દામોદર શેઠના હોઠ ઉપર તે જ જગ્યાએ થયું તે આ જીવન દામોદરને એ પ્રસાદી રહી. કેવી પ્રસાદી માગી કહેવાય આ! અને મહારાજ પણ કેટલા રાજી હશે. પણ આવી સેવા આવા શેઠ હોવા છતાં પણ ખૂબ શ્રદ્ધાથી કરતા, એમ આજે પણ બધા હરિભક્તો છે એ ખૂબ શ્રદ્ધાથી પોતાનું એક સામાજિક સ્ટેટસ, પોતે કદાચ ધનાઢ્ય હોય પણ જ્યારે સત્સંગમાં આવે ત્યારે એકદમ નિર્માની થઈને આ બધી શ્રદ્ધાથી સેવા કરતા હોય છે. આપણે જ્યારે 1995માં અમૃત મહોત્સવ ઉજવાયો તે વખતે ત્યાં મુંબઈમાં આપણા સાધુરામભાઈ છે, એમના દીકરા યોગેશભાઈ, એ ખૂબ શ્રદ્ધાથી આ પાર્કિંગ અને બધી સેવામાં જોડાયેલા. અને બોમ્બે પુણે એક્સપ્રેસ હાઈવે ઉપરથી તો કેટલા બધા લાખો વાહન રોજના પસાર થાય, અને આ તો એકદમ એક્સપ્રેસ હાઈવે હતો. અને તે જ જગ્યાએ ત્યાં બધા હરિભક્તો જે બસમાં આવ્યા હોય કે વાહન લઈને આવ્યા હોય તે લોકોએ અંદર આમ ગ્રાઉન્ડ તરફ ટર્ન લેવાનો. હવે એ ટ્રાફિક વિંધવાનો થાય, પણ આખા મહોત્સવ દરમિયાન ત્યાં રોડ ઉપર ખડે પગે સવારથી લઈને સાંજ સુધી પોતે ઊભા રહ્યા અને ત્યાં ટ્રાફિક પોલીસની સાથે પોતે આ સેવામાં જોડાતા. એટલે ટ્રાફિક ઊભો રાખવાનો, પાછા હરિભક્તો બધા રોડ ક્રોસ કરી જાય અને ત્યાર પછી પાછો ટ્રાફિક ચાલુ કરાવવાનો. એક પણ એક્સિડન્ટ થયો નથી એવી શ્રદ્ધાથી એમણે આ સેવા કરી. સ્વામીને જ્યારે ઉત્સવના છેલ્લા દિવસો દરમિયાન આ બધા રિપોર્ટિંગ દરમિયાન ખબર પડી, ઋષિરાજ સ્વામીએ બધી વાત કરી ત્યારે એ પણ બાજુમાં હતા અને સ્વામી ખૂબ રાજી થઈને થાળમાંથી પ્રસાદ આપેલો. પણ આવા એક ધનાઢ્ય કુટુંબ, એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત કુટુંબ કહેવાય એવા ઘરના પણ આવા એ આવી નાનામાં નાની સેવામાં જોડાતા, ત્યારે જેવી રીતે દામોદર શેઠ કે ભગાદોશી જોડાતા એવી શ્રદ્ધાથી આજે પણ હરિભક્તો આ બધી સેવામાં જોડાય છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. આ દેહ કરીને સેવા અને સાથે સાથે ભગવાન અને સંત માંગે ત્યારે પોતાનું સર્વસ્વ અર્પી દેવું એવી પણ ખૂબ શ્રદ્ધાથી સેવા એ મહારાજના વખતમાં ભક્તો કરતા અને આજે પણ કરે છે. શ્રીજી મહારાજ છે એક વખત જમરાળા ગામમાં બિરાજમાન હતા અને ત્યાં ગંગારામ નામે હરિભક્ત એમના ઘરે મહારાજ જમ્યા અને ગંગારામ અને એમના પત્નીએ ખૂબ મહારાજને જમાડ્યા, આગ્રહ કરી કરીને મહારાજને જમાડ્યા અને આમ આકંઠ તૃપ્ત કરી દીધા કે આમ અંદર તો હવે પાણીનું ટીપું પણ જઈ ના શકે એટલું બધું મહારાજને જમાડ્યા. મહારાજ કે તમે આ બધો દૂધપાક આટલો બધો જમાડ્યો તે હવે તો અમારાથી એ સવારી એટલે કે ઘોડે સવારી થઈ શકશે નહીં, માટે તમારે તો અમને ગાડામાં ગાદલું નાખીને સૂતા સૂતા લઈ જવા પડશે. એટલે ગંગારામ કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ, કાલે જજો. મહારાજ કે ના, આજે મારે કાર્યણી પહોંચવું જ છે અને ત્યાં સાંજે સભા છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એટલે બહુ જ આગ્રહ મહારાજે રાખ્યો એટલે બપોરે જ પછી ગાડું બધું જોડ્યું, ગાદલું પાથર્યું અને મહારાજને ગાદલા પર સુવાડ્યા. પણ એટલું બધું મહારાજથી આમ ખવાઈ ગયેલું, બધાએ ખૂબ આગ્રહ રાખેલો તો મહારાજને આમ શું, કારણ કે પેટ તમારો ફૂલ ટાઈટ હોય, ના ઊભા રહેવાય, ના બેસાય, ના પડખું ભરાય, ના સુવાય, કશું જ ના થાય એવી પરિસ્થિતિ મહારાજની થઈ ગયેલી. મહારાજ આમ સૂતા સૂતા કે ગંગારામ તે બહુ જમાડ્યો, કે ગંગારામ તે બહુ જમાડ્યો, તે મારથી તો બેસાતું નથી કહે છે, સુવાતું નથી કહે છે. અને મહારાજ એ વખતે આવું ભારે ચરિત્ર કરેલું. પણ ગંગારામ એટલી સરસ રીતે એ બળદગાડું ચલાવતા હતા કે કોઈ જગ્યાએ મહારાજને આંચકો ના આવે, આમ સામાન્ય ખાડા ટીકરા હોય એમ જરા આમ તારવવાનો પ્રયત્ન કરે, થોડા તારવી પણ લે એવી રીતે ચલાવતા હતા. ત્યાં મહારાજ એકદમ બેઠા થયા અને ત્યાં મહારાજે ગંગારામની આમ પીઠ થાપડીને કહ્યું, ગંગારામ તે તું બળદગાડું સારું ચલાવી જાણસ કે? એ કે મહારાજ આપની કૃપા. મહારાજે આમ ત્યાં આમ આગળ વળીને જોયું, મહારાજ કે શું તારા બળદ છે, કે બંને બળદ બહુ જાતવાન લાગે છે, તારું ગાડુંનું એ બહુ સારું છે, કારણ કે નવું જ ગાડું હતું, જે લાકડું સારું હતું, એટલે મહારાજ કે તારું ગાડું સારું છે અને ચલાવનારો સારો છે મહારાજ કે. આટલું બોલ્યા અને ગંગારામે એ બળદની રાસ મહારાજના હાથમાં આપી દીધી. મહારાજ કે આ શું? કે મહારાજ તમને ગમ્યું એટલે હવે તમારું, આ બે બળદ તમારા, આ ગાડું તમારું અને ગાડુંનું ચલાવનારોય તમારો. મહારાજ કે તારા ઘરવાળાને પૂછીને આવજે, એ કે એ તો રાજી જ છે, એ તો રાજી જ છે જો તમારી સેવામાં હું આવી જાઉં તો. એટલે અને મને કહીને જ મોકલ્યો છે કે મહારાજને કદાચ આ ગાડું ગમે અને બે બળદ ગમે તો તમે આપી દેજો. મહારાજ કે એ બે ગમે તે આપી દેજો, પણ આ ત્રીજાની વાત છે ચલાવનારો એનું શું? એ કે મહારાજ એ મારા ઘરવાળા રાજી જ છે જો હું ગઢડા મંદિર અત્યારે બંધાય છે એની સેવામાં જોડાવતો. અને મહારાજને હાથમાં રાસ આપી દીધી. મહારાજે તો જોકે પાછી આપી દીધી. મહારાજ કે તે બધી જ સેવા કરી દીધી, તે બડી રાજાની જેમ તારું સર્વસ્વ અર્પી દીધું. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું પટ રહેશે
ત્યાં સુધી તારી આ સેવા ગવાશે. હવે એક સામાન્ય ગામડા ગામના માણસ પણ એવી એક સમજણ કે મહારાજની મરજી પોતે જાણી શક્યા અને ટાઈમે રાસ આપી દીધી. મહારાજે કંઈ ના લઈ લીધું, અને કદાચ લીધું હોત તો કંઈ એટલી મોટી વસ્તુ હતી નહીં પોતાની માટે, કદાચ નાના માણસ માટે મોટી વસ્તુ, કારણ કે એના દ્વારા જે એ બધું ખેતી કરી શકે. છતાં પણ મહારાજ અત્યંત રાજી થયા અને આવું વરદાન આપી દીધું કે કાયમ માટે તારી સેવા ગવાશે. તો જો આજે 200 વર્ષ પછી આપણે આટલી 10,000 માઇલ દૂર આપણે એમને યાદ કરીએ છીએ. તો જો કહેવાનું શું કે આવી રીતે મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા કે મહારાજની મરજી જાણીને એવી એમને સમજણ હતી કે સેવા કરી દેતા. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા હરિભક્તો છે. આપણે આણંદ ક્ષેત્રના આપણા સંયોજક છે અરુણભાઈ પટેલ, સર્વમંગલ સ્વામી બેઠા, તમને ખ્યાલ છે ડૉક્ટર અરુણભાઈ પટેલ, એમના એક દીકરા સાધુ પણ છે. એ અરુણભાઈ ખૂબ વર્ષો જૂના આપણા કાર્યકર છે અને 1999 કે 2000ની સાલમાં જ્યારે સાંકળીમાં દિવ્ય સન્નિધિ પર્વ સંતોને કાર્યકર્તાઓનું થયેલું, તે વખતે સ્વામી એ ની સાનિધ્યમાં જ્યારે છેલ્લી સભા પૂરી થઈ અને મધ્યસ્થકારના સંતો બધાનો આભાર માન્યો, ત્યારે એ સંતોનો આભાર માનવા માટે એ ડૉક્ટર અરુણભાઈ મંચ ઉપર આવ્યા. એમણે આભાર માની લીધો પછી સ્વામીએ ફરી વખત માઇક મંગાવ્યું અને સ્વામી બોલ્યા કે આપણી સંસ્થામાં આદર્શ કાર્યકર કોઈ જોવા હોય તો અરુણભાઈ છે. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, પોતે પ્રમાણ આપ્યું. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, એકની એક રહેણી કહેણી છે, કોઈ દિવસ કોઈ ફેર એમાં થયો નથી. દાયકાઓ સુધી સ્વામી કે એણે સેવા કરી છે. બહુ શ્રદ્ધાથી સ્વામી બોલેલા, પણ આ વાત કરેલી કે સ્વામી કે આપણી સંસ્થામાં જો આદર્શ કાર્યકર કોઈ કહેવા હોય તો અરુણભાઈને જોવા. આ 400 જેટલા નિર્દેશકો અને સંયોજકો અને મુખ્ય અગ્રેસર કાર્યકર્તાઓ બેઠા હતા એ બધાને સંબોધીને સ્વામીએ વાત કરેલી. પણ એવા એક કાર્યકર છે, પણ એમના જીવનનો એક પ્રસંગ 1983ની સાલમાં એમણે જીવનમાં પહેલી જ વખત વ્હીકલ પોતાનું લીધેલું, ટુ વ્હીલર સ્કૂટર. અને સાંઈ બોચાસન હતાને પૂજન કરાવવા ગયા અને સ્વામી ત્યાં સવારે પૂજા કર્યા પછી ઠાકોરજીના દર્શન કરીને નીચે આવતા હતા ત્યારે એમણે ત્યાં સ્કૂટર પાર્ક કરેલું. સંતોએ વાત કરીને એ ઊભા હતા. સાંઈ કે શું અરુણભાઈ? તો કે બાપા સ્કૂટર લીધું છે અને પૂજન કરવાનું છે. એટલે સ્વામીએ ત્યાં ઠાકોરજી પધરાવેલો, પૂજન કર્યું, સ્કૂટરને ચાંદલા કર્યા. પછી એમની અરુણભાઈની ઈચ્છા હતી કે જે સ્કૂટરની કી હોય એ કીને પણ સ્વામી ચાંદલો કરે. અને સ્વામીની આંગળી હતી જ, આમ ચાંદલો કરતા હતા સ્વામી. એટલે એમણે આમ કી ધરી ચાંદલો કરવા માટે. એ કે બાપા એમ કહીને હાથમાં ચાવી હતી. સાંઈ કે ઓ લો, મંદિરને અર્પણ કરી દેવું છે, બહુ સારું, લો અમારા મંદિરને જોઈએ છે. એ ચાવી આમ ધરીને તો સ્વામી વળી એવું બોલે, સાંઈ કે લો મંદિરને આપી દેવું છે, અમારે મંદિર જરૂર છે. એમ કંઈ ખભે ખભા ઉપર આમ ધબ્બો મારી દીધો. અરુણભાઈ ઇન્સ્ટન્ટ કે હા સ્વામી, મંદિર માટે લાવ્યો છું એટલે આ રાખો. એટલે કોઈ સંતે કીધું કે સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી કે કોઈ હતું, કોઈ સંતોએ કીધું કે સ્વામી આ તો એ ચાવીનું પૂજન કરવા માટે, ચાંદલો કરાવવા માટે એમને આગળ ધરેલી. સ્વામી કેમ? અરુણભાઈ કે ના ના સ્વામી, ચાવી ઉપર ચાંદલો કરવા માટે નહીં, આપને અર્પણ કરવા માટે જ મેં ધરેલું. તરત જ સમજણ ફેરવી નાખી. અને સ્વામી અરુણભાઈ વાત કરે છે આ પ્રસંગની કે સામું જોયું સ્વામીએ, અને એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ માટે જે સ્વામી આમ સામું જોઈને સ્વામીએ જે સ્માઇલ આપી, $1,000,000. એ $1,000,000 ખરીદતા પણ એ સ્માઇલ, એ આંખો, એ ફરી વખત મળે નહીં. એટલા પ્રેમથી સ્વામીએ જોયું. હવે આ તો અંતર્યામી પુરુષ છે, અંતર્યામી પર ફગેટ ઇટ ફોર અ વાઇલ. પણ જે આટલા બુદ્ધિશાળી વ્યક્તિ આમ પ્રસંગ ચાલતો હોય, 2-4 માણસ વાત કરતા હોય, તો એક ક્ષણમાં સમજી જાય કે શું વાત ચાલે છે, શું વાતાવરણ છે અને કયા કયા વ્યક્તિ ઇન્વોલ્વ છે, એટલે શું વાત કઈ કક્ષાની ચાલતી હોવી જોઈએ. આવા બુદ્ધિશાળી છે સ્વામી. તો છતાં સ્વામી જાણતા હતા, પણ એક પલખારામાં જે એમને સ્વામીના વચને સમજણ ફેરવી અને એ સ્કૂટર અર્પણ કરી દીધું બોચાસન મંદિરમાં. તો જેમ એ જમરાડાના ગંગારામે એ મહારાજના હાથમાં બળદની રાસ આપી દીધેલી, એમ અરુણભાઈએ સ્વામીને સ્કૂટરની ચાવી આપી દીધી. પણ આવા ભક્તો કે મરજી સમજીને ટાણું સાચવી જાણે એવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. એવી શ્રદ્ધાથી આ બધી સેવા એ લોકોએ કરેલી છે. અને આ બધી જ સેવા એ મરજી જાણીને કરી હોય, પણ ઘણી વખત તો બહુ જ મોટા પ્રમાણમાં જબરજસ્ત સેવા આ મરજી જાણીને કરેલી હોય એવા પણ ભક્તો મહારાજના વખતમાં હતા અને એવા ભક્તો આજે પણ છે. મહારાજને જ્યારે ગઢડા મંદિરનું બાંધકામ ચાલતું ત્યારે એક પ્રસંગે સામત પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યાં અક્ષરરોડીમાં મહારાજ બિરાજમાન હતા. મહારાજના દર્શન દંડવત કર્યા, મહારાજે ખબર અંતર પૂછ્યા અને પછી મહારાજ કે પટેલ વ્યવહાર સુખી તો છો ને? સામત પટેલ કે હા મહારાજ, આપની દયા છે અને વ્યવહાર સારો ચાલે છે.
થોડી ઔપચારિક વાતો થઈ અને ફરી વખત મહારાજે પૂછ્યું, પટેલ વ્યવહાર સુખી તો છો ને? એટલે કે હા મહારાજ, આપની દયા છે બધી. આવું બે ત્રણ વખત મહારાજે પૂછ્યું અને પછી તો મહારાજે કીધું કે શું કાર્યક્રમ છે? એટલે કે મહારાજ એક રાત રોકાવું છે ને પછી જશું. મહારાજ કે બહુ સારું, તો સાંજે પાછા સભામાં આપણે મળશું. એમ કહીને મહારાજ કે અમે જરા મંદિરે જઈ આવીએ. એટલે નિરીક્ષણ કરવા માટે સાંજના સમયે મહારાજને જવું હતું એટલે મહારાજ તો અક્ષરોડીમાંથી ઊભા થઈને ચાલ્યા. સામત પટેલને અંતરમાં વિચાર આવ્યો કે મહારાજ કોઈ વખત નહીં, એના કરતાં બે વખત ઉપરાઉપરિયા પૂછ્યું તે શું હશે? એટલે એમણે શુકમુનિ સ્વામી અને સાથેના પાર્ષદ હતા એમને પૂછ્યું કે મહારાજે કેમ આવું પૂછ્યું? ત્યારે શુકમુનિ સ્વામી કીધું કે જો અત્યારે મહારાજને પૈસાની ખૂબ જરૂર છે અને ગઢડાનું મંદિર બંધાય છે અને એમાં કડિયાના અને મજૂરના પગાર ચડી ગયા છે, પથ્થર જે આવે છે એ પણ આવતો બંધ થયો છે કારણ કે પૈસા ચૂકવાતા નથી, એટલે મહારાજને પૈસાની જરૂર છે એટલે કદાચ આવું પૂછતા હશે. સામત પટેલ તો બધું શાનમાં સમજી ગયા, કંઈ મહારાજને પૂછવા જ ના રહ્યા કે મહારાજ ખરેખર પૈસાની જરૂર છે, કહેતા હોય તો હું કંઈક લઈ આવું સેવા કરું, હવે એવું પૂછવા જઈએ તો મહારાજ ના જ પાડે ને. સમજી જ ગયા એ ઓસરી ઉપરથી સીધા જ ઘોડા ઉપર પલાણ થઈને પોતાના ગામ, અને ત્યાં જઈને પછી પોતાની જેટલી મિલકત હતી એ બધી ભેગી કરી ઘર વખરી વેચી દીધી અને પછી ખેતર પણ વેચી દીધું. સારું એને જોગાનું જોગ એના પત્ની પિયર ગયેલા એટલે બધું કામ થયું, નહીં તો પાછું અટકત. એ આઉટ ઓફ સ્ટેશન હતા એટલે બધો કાર્યક્રમ થઈ શક્યો, નહીં તો બધો અડધો રહી જાત પાછો. એટલે એ રીતે બધો ખેતરવાડી બધું વેચી દીધું, ઘર બહાર બધું વેચી દીધું, ઢોર બધા વેચી દીધા, નકદ પોતાની પાસે જેટલું હતું એટલું અને સાથે આ બધું ઉમેરાયું અને બધી ઝવેરાત હતી એ પણ બધું ભેગું કર્યું અને 4,000 રૂપિયા નકદ લઈને મહારાજ પાસે આવ્યા કોથળો ભરીને. હવે આપણને એમ થાય 4,000 રૂપિયાની રકમ મહારાજના વખતમાં 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું અને ગોલ્ડ ઇઝ ઇન્ટરનેશનલ કરન્સી, કે તે વખતના 4,000 રૂપિયા એટલે અત્યારના કેટલા, તે ગોલ્ડ પ્રમાણે ગણાય કે તે વખતે 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અત્યારે કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા લગભગ તોલો સોનું છે. તો એ 4,000 રૂપિયામાં કેટલા તોલા સોનું આવે, એટલા તોલા સોનું લેવું હોય તો અત્યારે કેટલા રૂપિયા થાય, એ જે રૂપિયા થાય એની સેવા થઈ કહેવાય. એટલે આવી એમણે સેવા કરીને મહારાજ પાસે આમ કોથળો પાથર્યો. મહારાજ કે આ શું છે આ બધું? કે મહારાજ આપ રાખો, આપને અત્યારે ગઢડા મંદિરમાં જરૂર છે તો અમારી સેવા સ્વીકારો. એમ કહીને હાથ જોડીને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ કે પણ પટેલ આટલું બધું તમે ક્યાંથી લાવ્યા? ઘર બહાર ખેતર વેચ્યું હોય તો જ બને. કે મહારાજ એ તમારે ક્યાં ચિંતા કરવી છે, તમે જ બધું દીધું છે ને બધું થાય છે. મહારાજ કે પણ તમારા ભવિષ્યનું શું? સામત પટેલ કે જો મહારાજ, કુકડા અને કણબીના છોકરા બે જણા તો ભૂખ્યા મરે નહીં, એ તો ઉકેડામાંથી દાણા વીણીને ખાય, માટે તમે અત્યારે રાખો, તમારે જરૂર છે એ પાછળ તો બધું અમારું થઈ રહેશે. મહારાજના આંખમાં જળજળી આવી ગયા અને મહારાજને ખૂબ વિનંતી કરી એટલે મહારાજે બધી સેવા સ્વીકારી અને આ બાજુ ગઢડા મંદિરનું કામ ધમધોકાર બધું પાછું ચાલુ થઈ ગયું. પણ જો આવી એક સમજણ, એક મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, એ કક્ષાની સેવા મહારાજના વખતમાં આવા ઘણા બધા હરિભક્તો હતા એ શ્રદ્ધાથી કરતા. આજે પણ એવો ભક્ત સમાજ છે એટલે એવા હરિભક્તોના દર્શન આપણને થાય છે કે મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. સ્વામી હમણાં થોડા વખત પહેલાં અટલાદરામાં હતા અને તે વખતે રાજેશ્વર સ્વામી અને બીજા સંતો એ પોતપોતાના વિસ્તારના હરિભક્તો પાસે ત્યાં અટલાદરા માસ્ટર પ્લાનની લખણી કરાવતા હતા. તે વખતે લખણીને બધું પૂરું થયું અને ખૂબ શ્રદ્ધાથી બધા હરિભક્તોએ સેવા કરી. પછી ત્યાં આપણા અટલાદરાના હરિભક્ત છે પ્રહલાદભાઈ રાવ, એ સ્વામી પાસે આવ્યા અને સ્વામી પાસે આવીને એમણે પ્લાન ખોલ્યા. એમના દીકરા હતા ભૂપેન્દ્રભાઈ અને બીજા દીકરા પ્રકાશ, અહીંયા છે પ્રકાશભાઈ, ક્યાંક છે, અમને ગઈ વખતે લગભગ મળેલા. એટલે એ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે તાંદરજામાં અમારી એક આ જમીન છે મોટી અને જમીન અમારે વેચવી છે. એટલે એમને અમૃતદર્શન સ્વામીને વાત કરેલી, સ્વામી પાસે તો વાત નહીં થયેલી કે આ જમીન મોટી વેચીએ તો ત્યાં બીજો આપણે પ્રોજેક્ટ એ ગામમાં થઈ શકે અટલાદરામાં, તો આ મોટી જમીન વેચવી છે. એટલે સ્વામી પાસે આશીર્વાદ આપવા માટે લઈ ગયા. સ્વામી એમ પ્લાન જોયો અને બધી વાત જાણીને સ્વામી એમ પુષ્પ છાંટ્યા અને પછી આમ સહેજે તો પેલી ભાષામાં આપણે બોલતા હોઈએ ને કે ભાઈ આપણે જમીન આપી દેવી છે એમ, ઘણી કદાચ જમીન આપી દેવી છે એમ, એટલે આપી દેવી છે એટલે વેચી દેવી છે એવો અર્થ થાય. પણ આમ કે સ્વામી આપણે જમીન આપી દે, સ્વામી કે બહુ સારો, લો આશીર્વાદ છે, ત્રણેય જણાને મહારાજ બહુ સુખી કરશે, અમારે મંદિરમાં ખૂબ જરૂર છે, મહારાજ બેસશે, ભવ્ય શિખરબદ્ધ મંદિર થશે. એમ કહીને 5-7 મિનિટ સુધી આશીર્વાદ ચાલુ રાખ્યા. એટલે આ ત્રણ તો જોઈએ અમૃત દર્શન સ્વામી કે સ્વામી
આ એમ નથી, એમને તો આ જમીન આપવી છે એટલે વેચી દેવી છે અને એમાંથી પૈસા આવે, એનો પ્રોજેક્ટ બીજો ગામ બરોડામાં કરવાનો છે. ઓ એમ છે, ભલે તો લો આ પુષ્પ મૂકે, લો આશીર્વાદ છે, ઠાકોરજી બધા પ્રોજેક્ટ સારા કરશે, આમને આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી તો આગળ એ બહાર નીકળ્યા ત્યારે આ બધી સહેજે વાત થઈ. સ્વામી તો આમ સમજ્યા અને આવી રીતે બોલ્યા. પ્રહલાદભાઈને કહ્યું કે સ્વામી આવું બોલે આપણે વિચારવું જોઈએ. અમૃતદર્શન સ્વામી કે ના ના એવું નથી, આ તો સ્વામી આવું સમજ્યા એટલે આવું બોલ્યા હોય, પણ તમારે પ્રેમથી સ્વામીના આશીર્વાદ છે તો જમીન વેચજો અને સારો તમારો પ્રોજેક્ટ થઈ શકે, એમાંથી જે ઇન્કમ આવે ને. ઘરે ગયા અને ઘરે બધી વાત થઈ એટલે બધા જ ઘરના સભ્યો ભેગા થયા છે, એટલે પુરુષો અને બધા મહિલાઓ, એટલે પ્રહલાદભાઈ, એમના ઘરવાળા ભૂપેન્દ્રભાઈ, પ્રકાશભાઈ એમના ઘરવાળા બધા, અને પછી બધાએ સુમેળે સામૂહિક નક્કી કર્યું કે જો સ્વામીના મુખમાંથી એકવાર આ શબ્દો નીકળી ગયા હોય તો આ જમીન આપણે રખાય જ નહીં, આપી જ દેવી જોઈએ સ્વામીને. અને મહિલા મંડળે પણ બધો ખૂબ ફોર્સ કર્યો કે આપી જાઓ સ્વામીને, આપણે આ જમીન જોતી જ નથી, જો સ્વામીના મુખમાંથી નીકળી ગયું હોય. એટલે સહેજે કોઈએ કહ્યું કે સ્વામી તો પછી આવું સમજ્યા હતા એટલે આવું બોલ્યા હતા, પણ પછી પાછળથી સુધારીને આશીર્વાદ આપ્યા. ત્યારે બધાએ વાત કરી કે જો આ તો ગુણાતીત સત્પુરુષ છે, આપણે કોક દાડો લવરી કરી બેસીએ ને કંઈક ઊંધું બોલી બેસીએ, આનું કંઈ મગજ આપણી જેમ ઠેકાણે નથી એવું નથી, એ બધું સ્ટેબલ જ હોય, સમજીને જ બોલતા હોય, અને કદાચ એ સાહજિક બોલી ગયા તો એ બોલનાર કોણ છે, કોના મુખમાંથી આ વચન નીકળ્યા એનો મહિમા હોવો જોઈએ ને, કે આપી જાઓ. અને સાંજે પછી બીજે દિવસે અમૃતદર્શન સ્વામી પાસે આવ્યા કે હવે તો બક્ષિસ દસ્તાવેજ તૈયાર કરાવવો પડશે. વળી સંતોએ વાત કરી છતાં પણ એમનો આગ્રહ હતો એટલે દસ્તાવેજ તૈયાર કરાવીને સ્વામી પાસે આવ્યા. અને બીજે કે ત્રીજે દિવસે સાંજનો સમય હશે અને સ્વામીએ ફ્રૂટ જમ્યા અને પછી પત્રલેખન કરતા હતા, ત્યાં આવ્યા અને સ્વામીને આ બધી વાત કરી. સ્વામી કે ના ના મારે એવો ભાવ નહોતો, આ તો હું આવું સમજ્યો એટલે મેં આવી વાત કરી. કે પપ્પા બરોબર છે, આપ જે કહો છો એમને માન્ય છે, પણ આપના મુખમાંથી એકવાર આ ઠાકોરજી બેસશે એવા આશીર્વાદ નીકળી ગયા એટલે હવે ફરી વખત અમારા જમીન રખાય જ નહીં કે. અને ઘરેથી પણ અમને ખૂબ આગ્રહ કર્યો છે કે આપીને જ આવજો, એટલે અમે આપવા જ આવ્યા છીએ એટલે આપ રાખો જ. સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, ગળગળા થઈ ગયા સ્વામી એકદમ. અને સ્વામી બોલતા બોલતા આમ ગળામાં આમ ડૂમો ભરાઈ ગયો અને આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કે તમે આ બધી સેવા કરો છો એટલે કે સ્વામી આપના માટે જ છે, આપ રાજી થાઓ. અને સ્વામીએ કીધું ઠાકોરજી પાસે મંગાવડાયા, ઠાકોરજી પાસે બધો એ બક્ષિસ દસ્તાવેજ ધરાવ્યો, સ્વામીએ હાર મંગાવડાયા, પુષ્પો બધા એની પર મૂક્યા, પૂજન કર્યું, સ્વામી બધાને હાર પહેરાવ્યા. અને સ્વામી એકદમ બધા આમ એકદમ આમ ઇમોશનલ થઈ ગયેલા કે આટલી બધી આવી સમજણ ને આવું સમર્પણ. કારણ કે મહારાજે તો એ પ્રથમના 61મું જે બડી રાજાનું વચનામૃત છે એમાં મહારાજે લખ્યું છે કે ભગવાન અને ભગવાન છે એ પોતાના એવા જે પ્રેમી ભક્તો હોય એની પ્રેમરૂપી જે ભક્તિ છે એ ભક્તિ એ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. બીજી કોઈ રીતે આ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજ એ બંને જેના બંધાય એવા નથી. ગમે તેવી આપણી સંપત્તિ હોય, ગમે તેવી બુદ્ધિને આવડત હોય, પણ એ ના બંધાય. પણ આપણો જો નિસ્વાર્થ પ્રેમ એમના પ્રત્યે જોવે કે આ ભક્તને મારા પ્રત્યે એક નિસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પિત પ્રેમ મારી માટે છે, તો એ પોતે એ ભક્તને આધીન થઈ જાય, એ વશ થઈ જાય, અને પછી એ પ્રેમરૂપી બંધને પ્રેમરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. તો મહારાજે શું શબ્દ લખ્યા, પછી એ છૂટવાને સમર્થ રહેતા નથી, એ પોતે શક્તિહીન થઈ જાય ભક્ત પાસે કે આની ભક્તિ જેવી છે કે હું આનાથી છૂટો પડી જ નહીં શકું. ત્યારે એવા બંધનમાં સ્વામી આવી ગયા અને ખૂબ ભાવથી અને પ્રેમથી બધાને ખૂબ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો. અને પછી બધાની ઈચ્છા હતી એટલે સ્વામીએ ત્યાં એ ગાતરિયા ઉપર આશીર્વાદ પણ લખી આપ્યા. અને એમાં સ્વામીએ લખ્યું કે તમારી પેઢીઓમાં આ બધો સત્સંગ દ્રઢ રહેશે અને આ ભૂમિ ઉપર એટલે તાંદરજા જમીન એ ભૂમિ ઉપર જે જે સત્કાર્ય થશે એ જે તે સમયે સત્કાર્યનું એ પૂરું એનું પુણ્ય એ તમારી જે તે પેઢીને કાયમ મળતું રહેશે, એટલે પૃથ્વીનો પટ રહેશે ત્યાં સુધી તમારી સેવા ચાલુ રહેશે અને બધાને મહારાજ અક્ષરધામમાં બેસાડશે. અને દસ્તાવેજમાં એક પાનું એડિશનલ ઉમેરેલું એ લોકોએ કે કુટુંબમાં જેટલા સભ્યો હતા નાના મોટા ભાઈ ભાઈ બધાએ સહી કરેલી, નાના નાના બધા ટાબરિયા હતા એ લોકોએ, એમ જરૂર ના પડે પણ સહેજે બધાને લાગણી હતી કે બધા સેવામાં જોડાઈએ. અને બધાને એમ હતું સ્વામી આ સેવા કરી છે, અમારે આમ એવી કોઈ આગ્રહ નથી કે આશીર્વાદ લખી આપો, પણ અમારી ભવિષ્યની પેઢી આશીર્વાદ વાંચે, જ્યારે અમે લોકો હયાત ન હોઈએ ત્યારે આશીર્વાદ વાંચીને એમને થવું જોઈએ કે અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ અમારા છે અને પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા ગુરુ છે, અને આપની આ પરંપરામાં જે તે સમયે અમારા વંશજો પણ આવી જ સેવા કરવા પ્રેરાય અને આવું જ સમર્પણ કરી શકે એ પ્રેરણા મળે એની માટે આશીર્વાદ લખી આપો. એટલે સ્વામીએ ખૂબ સુંદર આશીર્વાદ લખી આપ્યા અને એ આશીર્વાદમાં આ બધું
એ ખૂબ જ વરદાનરૂપ બધું લખી આપ્યું. અને એમાં એક વાક્ય તેવું લખ્યું કે અક્ષરધામમાં શ્રીજી મહારાજની બાજુમાં જોગી મહારાજ બેઠા છે, એની બાજુમાં તમને બેસાડશે. પ્લેસ આઇડેન્ટિફાઈ કરી, હા, પ્લેસ અક્ષરધામમાં આઇડેન્ટિફાઈ કરતા, અને એવી રીતે સ્વામીએ વાક્ય લખ્યું છે. એવું પ્રકાશભાઈ વાત કરતા હતા કે અક્ષરધામમાં મહારાજ બેઠા છે, એની બાજુમાં જોગી મહારાજ બેઠા છે, એની બાજુમાં તમને મહારાજ બેસાડશે. જેમાં પર્સનલી એમ આઇડેન્ટિફાઈ કર્યું છે આશીર્વાદમાં. એટલે આવી રીતે સર્વસ્વ સમર્પણ એ ભગવાન અને સંતની મરજી જાણીને પોતાનું કરવું, એ મહારાજના વખતમાં પણ આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે. એટલે એવો ને એવો લીલો પલ્લવ સત્સંગ આપણને દેખાય છે. બીજો એક દ્રષ્ટિકોણ સેવાનો એ છે કે મહારાજના વખતમાં હરિભક્તો અપેક્ષાએ રહિત સેવા કરતા, કે સેવાના વળતર રૂપે કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે હું સુખી થઉં, કે મારામાં દેહમાં જે રોગ છે એ ટળી જાય, અથવા તો ભગવાન અને સંત મને બોલાવે, એવું એવી પ્રકારની કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. આજે સ્વામીના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે બધું જ અર્પણ કરી દે, જબરજસ્ત સેવા કરી દે પ્રસંગે ટાણે, પણ કોઈ પણ પ્રકારની લેશ માત્ર પણ અપેક્ષા એમના અંતરમાં નથી. શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો તે વખતે પર્વતભાઈએ 16 કળસી અનાજ એ મહારાજને અર્પણ કરેલું, એ દ્રષ્ટિકોણથી કે મહારાજ કોઈ એવા ગરીબ હરિભક્તો હોય અને જે કદાચ એવી રીતે અફોર્ડ ના કરી શકે, એટલે કે ખરીદી ન શકે આટલું મોંઘું અનાજ દુષ્કાળ વખતે, તો તમે પ્રેમથી એ બધાને અનાજ આપજો. એમ કરીને પોતાના કોઠારમાંથી 16 કળસી અનાજ શ્રીજી મહારાજને આપેલું. આમ તો 1 કળસી એટલે કેટલું છે બહુ મને ખબર નથી, 16 મણ એટલે એટલું અનાજ મહારાજને એમણે અર્પણ કરેલું. 1 કળસી એટલે 16 મણ, એ 16 કળસી અનાજ એટલે લગભગ 256 મણ થયું. 250 મણ અનાજ એમને મહારાજને બધું દુષ્કાળ વખતે જ્યારે સોનાના ભાવ હતા અનાજના તે વખતે અર્પણ કરેલું. પણ એ જ પર્વતભાઈ એ જ્યારે એક પ્રસંગે મહારાજનો સમાગમ કરવા માટે ગઢડા આવ્યા, અને તે વખતે 1 અઠવાડિયા સુધી મહારાજનો સમાગમ કર્યો, અને એક દિવસ મહારાજે પૂછ્યું કે શું કેમ છો અને બધું વ્યવસ્થા થઈ ગઈ છે ને, અને ક્યાં જમો છો? ત્યારે પર્વતભાઈ કે મહારાજ એ તો બધું થઈ રહે છે, આપના દર્શન થાય છે અને કથા વાર્તા સંભળાય છે. પણ તે વખતે વાત ખુલી અને મહારાજને ખબર પડી કે આ પર્વતભાઈને તો બિચારાને અઠવાડિયાથી ડાળિયા ઉપર જ જીવે છે કે, અને મહારાજે પૂછ્યું ત્યારે મૂળજી બ્રહ્મચાર્ય કીધું કે મહારાજ અમને એમ કે આ તો દરબારગઢના ત્યાં અહીંયા દાદા ખાચરના મહેમાન છે, એટલે ત્યાં લાડુબા જીવબાના ઓરડે જઈને જમી લેતા હશે, અને એ લોકો વળી એમ સમજ્યા કે આ તો મહારાજ પાસે રહે છે એટલે ત્યાં મહારાજનો થાળ મૂળજી બ્રહ્મચારીને જમાડી દેતા હશે. એટલે થયું તો બે બાજુથી રહી ગયા, આપણી ભાષામાં બે બાજુથી બિચારા રહી ગયેલા. પણ એમને એવો અભાવ નહીં આવેલો, એમને એવો અવગુણ નહીં આવેલો કે મેં એક જમાનામાં જ્યારે દુષ્કાળ હતું ત્યારે આ જ દરબારગઢમાં મહારાજને ઉપયોગમાં આવે અને હરિભક્તોને ઉપયોગમાં આવે એની માટે દુષ્કાળ વખતે મેં 16 કળસી અનાજ આપેલું, અને આજે કોઈ 2 રોટલી માટે મારી કોઈ કદર નથી કરતું, મારી કોઈ ધ્યાન નથી રાખતું, કોઈ અપેક્ષા નહીં. મહારાજ એમને કહ્યું અને મહારાજ જરામ દિલગીર થઈ ગયા. એ કે મહારાજ તમે શું કામ એમાં દિલગીર થાવ છો, મારે તો આપના દર્શન થાય છે, આપની વાતો સંભળાય છે, અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતનો સમાગમ થાય છે, એટલે જેની માટે હું આવ્યો છું એ તો બધું થાય છે. કેવી સમજણ કહેવાય બોલો, કે જેની માટે હું આવ્યો છું એ બધું થાય છે. પેલું તો ઓછું વધતું થયું, ક્યાં આપણે ભૂખ્યા મરી ગયા? આ ડાળિયા છે એ થોડાક ખાઈને પછી પાણી પી લઈએ છીએ, અને ડાળિયાનો તો ગઈકાલે આપણને પ્રભુચરણ સ્વામી વાત કરી કે થોડાક ખાઈએ એટલે ભરાઈ જાય સુધી, હાય ડાળિયા થઈ જતું હશે એમને. એટલે એ હાય દાડ એટલે એ દ્રષ્ટિકોણ, થોડા ડાળિયા ખાતા હશે, પાણી પીતા હશે, એટલે બધા ફૂલી નહીં સુધી આવતા રહેતા હશે. એટલે પણ આવી શ્રદ્ધાથી આ સમાગમ કરેલો એમણે. પણ મુખ્ય તો એ જોવાનું કે અપેક્ષા નહીં, અને અપેક્ષા નથી એટલે કોઈ પણ ઠેકાણે એમને અવગુણ આવ્યો નહીં કે આ મેં આટલી સેવા કરીને મારી વ્યવસ્થા અહીંયા થતી નથી. એટલે આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી સમજણ એ સેવા કર્યા પછી પણ એમને રહેતી. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે જે આટલી મોટી સેવા કર્યા પછી પણ ટાણું અને પ્રસંગ એ ભગવાન અને સંતનું સાચવ્યું હોય એવી સેવા કર્યા પછી પણ અપેક્ષાએ રહિત એ સત્સંગમાં રહેતા હોય છે. દિલ્હીમાં આપણે અત્યારે અક્ષરધામ ભવ્ય બંધાય છે, 110 એકર જમીન ઉપર અત્યારે આખું સ્પ્રોલિંગ કેમ્પસ તૈયાર થાય છે, અને આપણે બધાને ઉદઘાટન

લેલા અને કટોકટી હતી, પૈસાની ખૂબ જરૂર હતી. જ્યારે 5-6 ફેમિલી એવા હતા કે જ્યાં શાસ્ત્રીજી મહારાજ હકથી માંગતા કે લાવ પૈસા, ત્યાં જઈને આમ પધરામણી કરે, પૂજન કરે, ગોળ ગોળ વાતો કરે, કલાક બેસે, બે દિવસ રોકાય, પછી ધીમેથી સેવાની વાત કરે, એવું નહીં પંપાડી પંપાડી સીધું મોઢે જ કહેજે લાય પૈસા કેટલા જ જોઈએ છે. એમ જ એવા અમુક જે કુટુંબો હતા એમાંનું આ ભૂદરભાઈ નગાસરના શાસ્ત્રી મહારાજના ત્યાં ગયેલા, અને પછી શાસ્ત્રી મહારાજે પૈસા માંગ્યા હતા. અને તે વખતે આખા વર્ષની ખેતીની ઉપજ એ 10,000 રૂપિયા એ ભૂદરભાઈ આપેલા, પણ એ લેવા ગયા ત્યારે એના પત્નીએ આડા ઉભા રહી ગયેલા, ના આપું કે છે, દર વખતે આ તમારા સ્વામી આવીને લઈ જાય છે કે. એમને એટલો બધો બહુ દ્રઢ સત્સંગ તે વખતે હતો નહીં કે થોડાક લઈ જાવ લઈ જઈએ, પણ આખું વર્ષ આપણે શું ખાશું. ભૂદરભાઈ કે તારામાં બુદ્ધિ છે, કોણ ઘરે આવ્યું છે અને કોણ આપણી પાસે માંગે છે કે તું ખસી જા કે મારા એને આપી દેવા દે. પણ ખસ્યાણીને પટારાને વળગી રહ્યા, અને એ તે વખતે ભૂદરભાઈ એમના પત્નીને પકડી અને પટારાથી જુદા કરી અને થાંભલે બાંધી દેલા. એ પ્રસાદીનો થાંભલો હજી છે એમના ઘરે. આ વખતે અમે ત્યાં એમને ત્યાં પધરામણી કરી. જીસી પટેલની એમની ઓફિસ, એમની ટેલિકોમ મોટી કંપની છે, એ કમ્યુનિકેશન્સ કંપની એમની ઓફિસમાં અમે પધરામણી કરી. અને તે વખતે સહેજે નીકળતી વખતે આ પ્રસંગ નીકળ્યો એટલે એ પોતે જાતે જ બોલેલા કે થાંભલો હજી ત્યાં ગામડે ઘરમાં છે. અને એમના પત્નીને બાંધીને કોથળીમાં પૈસા નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા. પણ એ તો આમ બોલતા હોય ને કે ધનથી આપવા આમ તેમ, શાસ્ત્રી મહારાજના આગલા ઓરડામાં આ બધી વાતો સંભળાય પ્રસંગ બધો. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં સાંઈ કે શું, એટલે ભૂદરભાઈ કે સ્વામી એ તો બધું અમારા ગ્રહસ્થને ચાલ્યા કરે, તમે તમારે નીકળો કહે છે. સ્વામી કે અત્યારે કે આ તમને કોથળી હાથમાં આપી 10,000ની, તમે ઊભા થાવ અને આણંદ સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચી જાઓ કે છે. સ્વામી એ તો આવું તો કોઈ થોડે કે સ્વામી આપણા ઘરે પધરામણી આવીને 5-10 મિનિટ પછી આપણે થોડે કે સ્વામી ચલો ઉપડો કહે છે, એવું થોડે કહીએ આપણે. ભૂદરભાઈ કે ભાઈ આપણે ચાલો કહે છે. સ્વામી કે કેમ કે સ્વામી હવે પેલીને બાંધી છે અત્યારે દોરડેથી, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી આવીને જંટવીને લઈ જશે કે એવી છે કે તમારો ઉપવાસ પડશે નહીં કે તમે ચાલો કે છે એમ કંઈ શાસ્ત્રી મને ઊભા કરેલા. પણ એ ભૂદરભાઈનું લોહી એ સીધું જ આ લોહી કોઈ દિવસ સેવામાં પાછું પડે આમ, અને જબરજસ્ત એમણે આ સેવા કરેલી. ને તમે આપણે અક્ષરધામની જે ખાતવિધિ થઈ ત્યાં સ્વામી એમની બાજુમાં એમને બેસાડેલા, અને ખૂબ જબરજસ્ત એમની આ સેવા સમર્પણ. પણ એ આખો પ્રસંગ એ ખાતવિધિનો પૂરો થયો અને સ્વામી એમને ચાંદલો કરેલો, ચોખા ચોડેલા, નાણા છડી બાંધેલી, એ પ્રસંગ પૂરો થયો અને પછી એ ખાતવિધિની મુખ્ય સભા યોજાઈ. અને એમાં પણ એ આખો પ્રસંગ પૂરો થયો પછી બધા મહેમાનો અને બધા જમ્યા, જમીન બધા છૂટા પડ્યા. અને પછી સંતો પણ બધા ત્યાંથી નીકળતા હતા પાછા પોતાના ઉતારે જવા માટે, ત્યારે બ્રહ્મવિહારી સ્વામીને સંતો ગાડીમાંથી ત્યાં ઉત્સવ સ્થળેથી એ જમીનેથી બહાર રોડ ઉપર આવ્યા ત્યારે જીસી પટેલને બહાર ફૂટપાથ ઉપર ઊભેલા જોયા. એટલે બ્રહ્મવિહારી સ્વામી એકદમ નજર પડી એટલે ગાડી ઊભી રખાવીને કાચ ખોલીને બૂમ પાડી, જીસી. એટલે એકદમ એમને જોયું કે કોણે બૂમ પાડી, એટલે ગાડી તરફથી અંદરથી બ્રહ્મવિહારી સ્વામી એમ હાથ ઉછો કર્યો, અહીંયા અહીંયા અખામિયાર કામિયાર કે. એટલે જીસી એકદમ નજીક આવ્યા એટલે પૂછ્યું કે કેમ અહીંયા, વાર યુ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ? એટલે જીસી કે કાંઈ જ નહીં કે, આ તો ખાલી આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ ટેક્સી. બ્રહ્મવિહારી સ્વામી કે તમે ટેક્સીની રાહ જુઓ છો કે તમારી પાસે વાહન નથી કે? એ કે ના ના સ્વામી, સવારે હોટલ પરથી આવી ગયેલો, પણ ત્યાં હોટલ પર તો ત્યાં રોકાયા હોય તો ત્યાં મોટી ને સારી હોટલ એટલે નીચે તો કેબ બધી ઊભી જ હોય એમને એમ, પણ અહીંયાથી પાછું જવા માટે આવું છે એક નોઈડાથી ઇન્ટિરિયર આવવામાંથી એ જ સમયે ટેક્સી મળવી ખાલી એ તો અઘરું જ છે ને. એટલે કે આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ઇટ, હમણાં મને મળી જશે કે. એટલે કે તમારે ભલા માણસ ત્યાંથી મળે આવતા, અહીંથી ના મળે, તમારે કહેવું જોઈએ ને કે ના ના સ્વામી હવે એમાં શું કહેવાનું કે, આ તો મેં આમ આપ જમ્યા કર્યા થોડું ચાલે એટલે જરા પેટમાં સારું રહે, થોડું જમ્યા પછી વોકિંગ થયું, ના અમે ઊભા છીએ કે હમણાં ટેક્સી મળશે એટલે જશું કે, અને આપણે ક્યાં અત્યારે મોટો વેપાર ધંધો છે ને ક્યાં ઓફિસે જવું છે ને ક્યાં ઘરે કોઈ રાહ જોનારું છે કે, હોટલ પર જ જવું છે 5-15 કલાક 5-15 મિનિટ આગું પાછું એમ. બ્રહ્મવિહારી સાહેબ કેમ કરો તમે બેસી જાઓ, અમે તમને હોટલ પર મૂકીને પછી ઉતારી જશું કે. ના ના સ્વામી ડોન્ટ ટેક ધ ટ્રબલ, કમ ઓન કે તમે શું કામ તકલીફ લો છો કે, તો હું પહોંચી જઈશ કે. અને આમ એકદમ આમ સાહજિકતાથી બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગનું બાપા પાસે વર્ણન કરેલું કે સ્વામી વાર્તાલાપ દરમિયાન એમના ચહેરા ઉપર એક આટલો અણસાર પણ આપણને જોવા ન મળે કે હમણાં જ જસ્ટ અ ફ્યુ આવર્સ બેક કે થોડાક કલાકો પહેલાં કે આમ સ્વામીની બાજુમાં બેસીને સ્વામીના અને યોગીજી મહારાજનો આમ જીવનો જે સંકલ્પ એમાં ખાતવિધિમાં બાજુમાં બેઠા હતા અને આટલું બધું સ્વામીએ એમનું રાખ્યું અને થોડાક કલાકો પછી હી વોઝ વેઇટિંગ ઓન ધ ફૂટપાથ ફોર અ કેબ. અને મને કોઈએ પૂછ્યું નહીં, મારી કોઈ ગાડીની વ્યવસ્થા નથી કરતું, આજના દિવસે તો મારું કોઈ ધ્યાન રાખવું જોઈએ, મને કોઈ પૂછવું તો જોઈએ કે તમે પાછા કેવી રીતે જવાના છો, તમારો ઉતારો ક્યાં છે, કોઈ મને પૂછતું નથી. આવો ભાવ એમના ચહેરા ઉપર, એમની બોલીમાં એટલે કે શબ્દમાં કે એમની આંખોના હાવભાવમાં લેશ માત્ર પણ જણાતો નહોતો. સ્વામીના આંખમાં જળજળી આવી ગયેલા. સ્વામી કે, એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં,
પણ સ્વામીને મનમાં એમ થઈ ગયું હશે કે હા કેવી આમ અપેક્ષા રહિતની આ બધી સેવા કહેવાય.

0: આવા હરિભક્તો આજે પણ છે. પછી તો સંતોએ બહુ આગ્રહ કર્યો એટલે ગાડીમાં બેઠા અને ત્યાં એમને ઉતારે એમને મૂકીને પછી સંતો પોતાના ઉતારે ગયા. પણ એમને એવી અપેક્ષા નહીં કે મારી માટે આટલી વ્યવસ્થા થવી જોઈએ. તો જે મહારાજના વખતમાં આવા હરિભક્તો પર્વતભાઈ જેવા હતા કે આવી સેવા કરી હોય પણ સેવાની બદલીમાં કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે એમની રાખ રખાવટ થાય કે એમને સાચવાય. પણ મહારાજના વખતમાં જેવા હરિભક્તો હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ આવા છે કે આ બધી જ સેવા કરી હોય છતાં લેશ માત્ર પણ અપેક્ષા એ ક્યાંય સંસ્થા પાસેથી, સ્વામી પાસેથી અથવા તો વ્યવસ્થા તંત્ર પાસેથી અપેક્ષા લેશ માત્ર પણ નહીં રાખવાની. તો આ રીતે જો સેવા થાય તો એ સેવા લેખે લાગે, એનું 100% આપણને ફળ મળે. એ અપેક્ષા જ નહીં કે એકવાર ભગવાન અને સંતને અર્પણ કરી દીધું પછી એ આપણું રહ્યું જ નથી. એ અર્પણ કર્યા પછી પણ મારું છે એવું માનીએ છીએ એટલે અપેક્ષા રહે છે. એક્સપેક્ટેશન્સ કેમ રહે છે કે મેં આપ્યું ને હજી એ ભાવ થોડો એ આ અર્પણ કર્યા પછી પણ એમાં પોતાપણાનો ભાવ રહી જાય છે, એ કનેક્શન ચાલુ રહે છે ને, એટલે પછી અપેક્ષા છે. આપ્યું છૂટ્યું એટલે એમાં મારું કાંઈ જ નહીં. જો એવું મનાઈ જાય તો કોઈ પણ જાતની અપેક્ષા લેશ પણ રહે નહીં. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ આવી સેવા કરતા અને અપેક્ષા રહિત આવી સમજણે સહિત સેવા કરતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. એટલે એક સેવાની દ્રષ્ટિકોણથી એક મહારાજનું જ્યારે વ્યક્તિત્વ ભક્ત સમાજના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ ત્યારે એવું જ વ્યક્તિત્વ આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને દેખાય છે કે આવ્યા શ્રદ્ધાવાન હરિભક્તો આજે પણ છે. જેવી રીતે આવી સેવા શ્રદ્ધાથી કરતા અને સમજણ પણ એવી જ રાખતા, અનેક પ્રકારની જે આપણી સમજણ છે સાંખ્ય અને યોગ સંબંધી એ મહારાજના વખતમાં પણ હરિભક્તોને હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ હરિભક્તોને છે. મહારાજના વખતમાં સોમલાખાચર હતા, એમના બે જુવાન દીકરા એ ધીંગાણામાં ધામમાં ગયા, પછી વારસમાં તો કોઈ રહ્યું નહીં. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે સભામાં જ ખરખરો કર્યો, મહારાજ કે તમારા બે જુવાન દીકરા ધામમાં ગયા. ત્યારે સોમલાખાચર કે મહારાજ એમાં શું છે બીજું, કે એ તો તમારા હતા અને તમે લઈ લીધા, કે અહીં તો જીવતા લાખના ને મુવા 1.25 લાખના, કે અહીંયા બેઠા હતા ને આપને કથા વાર્તા દર્શનથી સુખ આવતું, હવે દેહ પડી ગયો તો આપના ધામમાં બેઠા છે ત્યાં પણ આપની મૂર્તિનું સુખ છે જ, એટલે તો કાંઈ ફેર પડ્યો નથી. મારા કરતાં તો એ ભાગ્યશાળી કહેવાય કે વહેલા ધામમાં બેસી ગયા. કેવી સમજણ! હવે આવી સમજણ વ્યક્ત કરે તો સામે કંઈ બોલવાનું રહે? આવી સમજણ જો વ્યક્ત કરે ભક્તો પછી આમને તો કંઈ આશ્વાસન આપવાનું રહે જ નહીં, કંઈ ખરખરો વ્યક્ત કરવાનો રહે જ નહીં. મારા તમે જોઈ રહ્યા હશે, બીજું તો શું કર્યું હશે, આપણે ખાલી આ તો અંદાજથી કહી શકીએ કે આમ જોઈ રહ્યા હશે આમ, કે હવે આમને તો બીજું કંઈ કહેવાનું રહ્યું નહીં. પણ એ રાજીપો પણ એવો વરસ્યો હશે કે આવી સમજણ. આપણે ત્યાં નવસારી પાસે સરઈ ગામ છે અને ત્યાં આપણા હરિભક્ત છે મગનભાઈ, તો શિખંડ બનાવે છે, ઘણા બધા પ્રકારનો શિખંડ બનાવે છે. એ પછી પેલા કોથમીરનો શિખંડ બને છે, આદુનો શિખંડ બને, હા એ તમારે ભર શિયાળામાં ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા પણ તમે આઈસ્ક્રીમ પેલો શિખંડ ખાઈ શકો, હા, કારણ કે આદુનો હોય ને એટલે ઇફેક્ટ ના કરે, શરદી વધારે નહીં એટલે ખાઈ શકાય, દમવાળા હોય એથી ખાઈ શકે એટલે ચિંતા નહીં. એટલે એવો આદુનો શિખંડ પણ એ લોકો બનાવતા હોય છે. પણ આવા અનેક પ્રકારના શિખંડ, અને દર વખતે અન્નકૂટમાં થોડા દિવસો પહેલાં એમની વેન નીકળે ઘરેથી, મારુતિ વેન, અને એમાં શિખંડ ભરીને છેક ભાદરા સુધી બધા જ મંદિરમાં અન્નકૂટના દિવસે એમનો શિખંડ ધરાવાય છે અને એમના ઘરમાં પુરુષો અને મહિલાઓ બધા સવારથી ઉઠીને શિખંડ બનાવવા માંડે, કારણ કે પછી ફોર્મ્યુલા બહાર જાય નહીં એટલે બહુ પાછા કારીગરો રાખ્યા નથી, નહીં તો ફોર્મ્યુલાની બહાર જતી રહે અને કોક વળી મોટા પાયા ઉપર પ્રોડક્શન ચાલુ કરીને એક્સપોર્ટ ચાલુ કરી દે. એટલે આ અમે 93 સાલમાં પાર્ષદમાં ભગતમાં એ બાજુ વિચરણમાં હતા ત્યારે એમના ઘરે પધરામણી પણ કરેલી, એમને બધા બતાવેલા, તે બધા 15-17-20 જાતના આઈસ્ક્રીમ પેલા શ્રીખંડ હતા. પણ એ આવા એવા નિષ્ઠાવાન હરિભક્ત કે એ એમના દીકરાની દીકરીને એ ત્યાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ કરમસદમાં એડમિશન લઈ લીધેલું અને ત્યાં સેશન એટલે કે ટર્મ શરૂ થતી હતી એ મૂકવા માટે જતા હતા અને ત્યાં હાઈવે ઉપર જબરજસ્ત હેડ ઓન કોલિઝન ત્યાં એક્સિડન્ટ થયો. તે મગનભાઈ અને એમના નાની દીકરી એટલે કે દીકરાની દીકરી એમની ગ્રેન્ડ ડોટર એ કંઈક એની 7-8 વર્ષ 9 વર્ષની ઉંમર હશે, એ બંને જણા જીવ્યા અને મગનભાઈના દીકરા અને દીકરાની વહુ એટલે કે આ નાની દીકરી જે ગ્રેન્ડ ડોટર હતી એના મા બાપ એ બંને જણા ઓન ધ સ્પોટ ત્યાં એક્સિડન્ટમાં ધામમાં ગયા. મગનભાઈ તો ઘણા બધા સ્વસ્થ, નાનું બાળક હોય તો આમ જરા હિપતાઈ જાય પણ મગનભાઈ એકદમ સ્થિર રહ્યા. બધી વ્યવસ્થા કરી, બાજુમાં બોચાસણ ગામ મને એમાં સંતોને જાણ કરી, અને પછી તો પછી પોતાના ગામ પાછા ગયા, બીજા વાહનની વ્યવસ્થા સંતો એને બધા કરી આપી, અને પોલીસ ક્લિયરન્સને આ તે પોસ્ટમોર્ટમને બધું વહેલું પતાવ્યું આણંદથી, અને બધા પાછા ત્યાં ગામ પહોંચી ગયા, અને બધી વિધિ પણ બધી પૂરી કરી દીધી. બધા સંતો ત્યાં નવસારીથી બધેથી ગયા, અને ઘણા સંતોનો ફોન આવ્યો, કારણ કે એ હરિભક્ત સાથે ઘણા બધા સંતો સાથે એમને પરિચય, બધા મંદિરોની એમની સેવા કરી, એટલે બધા સંતો ઓળખતા હોય, પણ બધાને એક જ વાત કરે કે સ્વામી એમાં શું આપણે ખરખરો કરવાનો, મને તો દુઃખ જ નથી, એ તો મહારાજના ધામમાં જ બેઠા છે, આપણે તો સત્સંગી છીએ અને મહારાજનો આશરો છે, એટલે બીજું કંઈ આપણું થાય જ નહીં, પણ મારા કરતાં મારા દીકરા મારા દીકરાની વહુ બંને ભાગ્યશાળી કહેવાય કે બંને જણા વહેલા ધામમાં બેસી ગયા. એટલે તો આપણે તો જીવતા લાખના ને મુવા સવા લાખના, સંતો કંઈ વાત કરી પહેલાં તો મગનભાઈ કથા ચાલુ કરી દે, અને એક આંસુ એમના આંખમાંથી પડ્યું નથી. અને સ્વામીને આવીને વાત કરી બોચાસન કે ગુરુ પૂનમની રસોઈ આપી છે મારે, અને ગુરુ પૂનમની બોચાસનમાં એમને ત્રણેક વર્ષ કદાચ થયા હશે, ત્રણેક વર્ષ પહેલાં એમને રસોઈ આપી, અને ગુરુ પૂનમની સભા છૂટી જાતે સાકર વેચવા ઉભા રહ્યા. કોઈ પૂછે કે મગન બે શેની સાકર, કે દીકરો દીકરાની વહુ બે ધામમાં બેઠા એની સાકર, કે જમો. અને આમ કેફથી ને ઉત્સાહથી વાત કરતાં કરતાં સાકર વેચે જાતે. અને બે યુવકો ગામમાંથી પકડી લાયેલા સેવામાં જોડે લઈ આવેલા, એ બંને જણા તાંસ બધા સાચ હોય, એક તાંસ પૂરું થાય બીજું હાથમાં આપે, પકડી રાખે ભારે હોય ત્યાં સુધી, હલકું થાય એટલે જાતે પકડીને બધાને સાકર આપ્યા કરે. પણ આવી સમજણ, અને એ વખતે કે સ્વામી પાસે એવો દાવો નહીં કે સ્વામી આવું કેમ થયું, ઘણા તો દાવો માંડે છે કે સ્વામી અમે આટલી સેવા કરી, આટલો સત્સંગ કરીએ છીએ, રવિસભામાં આવીએ છીએ, અને મારો જુવાન દીકરો એ કાર એક્સિડન્ટમાં ધામમાં ગયો, અથવા તો મારી દીકરી છે સાસરેથી પાછી આવી, હવે તો લખણો જ આવે ખરી પાછી, પણ હવે સમજણ આપણી ના હોય એવી, અને એ વખતે આપણને એમ થઈ જાય હવે દીકરાનું આવરદા આવી રહ્યું હોય, એની આવરદા પૂરી થઈ ગઈ હોય તો એ ધામમાં જાય. સ્વામી કહેતા હોય છે કે ભાઈ આવરદા એ પૂરી થઈ ગઈ તો જતા હોય ધામમાં, પણ આપણે દાવો મંડાઈ જાય છે ભગવાન અને સંત પાસે કે આવું કેમ થયું. અમારે ત્યાં રાજકોટમાં એક હરિભક્તને એક વખત અમને ફોન આવ્યો, અને મને કે સ્વામી એ હું ધર્માદો નિયમિત કાઢું છું. એટલે મેં કહું બરાબર છે, આપનો ધર્માદો તો બહુ નિયમિત છે અમે જોઈએ છે, તો કે દશાંશ નિયમિત કાઢું છું, બાકીનું જે ધન રહ્યું એ શુદ્ધ થઈ ગયું કહેવાય. મેં કહું આ બરાબર છે, તો મહારાજની આજ્ઞાથી તમે સેવા કરી દે એટલે બાકીનું ધન શુદ્ધ મારા હકનું થઈ ગયું કહેવાય. મેં કહું આ બરાબર છે, એ તમારા હકનું થયું કહેવાય. આ બે પ્રશ્નોનાથી તો ઉત્તર પૂરા થયા, બીજા પ્રશ્ન ત્યાં તો એને પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર ફાયર કર્યું, તો પછી મારા ઘરે ચોરી શું કામ થઈ, બાકીનું ધન જો શુદ્ધ થઈ ગયું હોય પવિત્ર અને મારા હકનું થઈ ગયું હોય તો મારા ઘરે ચોરી શું કામ થઈ. બોલો આવો દાવો મંડાઈ જાય છે કે નહીં. એટલે પછી મેં હસતા હસતા કીધું કે ચોરી આટલી બધી સેવા કર્યા પછી પણ કંઈ અજુકતું બને એમાં સમજણ કેવી રહે છે એ ચકાસવા માટે પણ મહારાજે આ કરાવડાયું હોય. કરતા હરતા તો મહારાજ છે, આપણે બધી રીતે સાચા હોય છતાં દુઃખ મૂકે, કોઈ પણ રીતે આપણે દુઃખને લાયક ન હોઈએ છતાં પણ એ આપણને આપણી સમજણને આપણો સત્સંગ ચેક કરવા માટે દુઃખ મૂકે, કારણ કે આમની પાસે આપણને આપણો સત્સંગને આપણી નિષ્ઠા ચેક કરવા માટે એક જ ટૂલ છે. હી ઇઝ ઓનલી વન ટૂલ ટુ ચેક અવર સત્સંગ. કયું ટૂલ છે? દુઃખ મૂકવું. એ તમને વ્યવહારમાં કે સત્સંગમાં કે દેહમાં ક્યાંક દુઃખ મૂકે એ વખતે તમારી સમજણ કેવી રહે છે, તમે આમ ત્રાજવું માંડો છો કે જો હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, ઘર સભા કરું છું, રવિસભા કરું છું, ઉત્સવ સમયે સ્પોન્સર કરું છું, ધોતિયા ઉઢાડું છું, આ બધું કરું છું, તો મને મેં આમ ખોટું તો કંઈ કર્યું નથી, આમ કંઈ શ્રદ્ધાથી બે પતિ પત્ની હા માઈને બે વિચારે બે ગણે તો કે આ ગણી લિસ્ટ માંડીને મહારાજ પાસે કંઈ કોર્ટમાં દાવો કરવાનો છે કે જો આ લિસ્ટ તમારું આટલું કરી દે ને આવું કેમ થયું. એ તો મહારાજે પ્રથમ 61માં લખ્યું છે કે પોતાના ભક્તની કસોટી કરવા માટે એ દુઃખને મૂકે પણ ખરા, અને પછી એ શાંતિથી બેસીને જોવે કે હવે કેમ વર્તે છે આને. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ઇફ હી એન્જોયઝ ધેટ ઓર નોટ, પણ એટલા માટે કે હી ચેક્સ કે આનો સત્સંગ કેવો છે. અને મહારાજે લખ્યું જો એમાં પણ એની ભક્તિ દિન પ્રતિદિન વધતી જાય અને રતિવા સરસ થાય તો ભગવાન અને સંત એને વશ થઈ જાય. પણ આવું હોય છે, આવો દાવો માંડીએ પછી પેલા હરિભક્ત કે સ્વામી તો હું ફેલ ને. મેં કહું હવે એ તો તમારે વિચારવાનું. એ તો હસતા હસતા કહેતા હતા, આમ તો સમજણવાળા સારા હરિભક્ત છે પણ આમ સહેજે આ વાત કરતા હતા. પણ જો આવું ઘણી વખત થઈ જાય એટલે એવી સમજણ મહારાજના વખતમાં જેવી હરિભક્તોને હતી એવી આપણને આજે દેખાય છે, ત્યારે આવા હરિભક્તો એવી જ અંતરદ્રષ્ટિ એ હરિભક્તોને રહેતી એવી આજે પણ રહે છે. મહારાજ જ્યારે ગઢડાનું કામ ચાલતું હતું અને રૂડાભાઈ મહારાજના દર્શન કરવા માટે ગયા ત્યાં, ત્યારે એ મહારાજે એમના બે બળદ જોયા અને ત્યાં જ સાઈટ ઉપર જ મહારાજ આમ નીકળ્યા હશે. મહારાજે બળદની ચાલ જોઈ અને બળદના આમ જરા આમ દેખાવ જોયો, અને આવા જે સારા પરીક્ષણવાળા હોય એ તો આમ બળદને જોવે અને એક દ્રષ્ટિથી માપી લે કે આ જાત કેવી છે. આ બળદ કેવા છે એ માપી લેતા હોય. તો મહારાજે જોયું, મહારાજ કે રૂડાભાઈ આ બે બળદ બહુ સારા છે, જાતવાન લાગે છે, અમારે અહીંયા ગઢડા મંદિરમાં આમ સેવામાં હોય તો બહુ સારું. રૂડાભાઈને જરા બંને બળદ બહુ ગમતા અને ખેતી માટે ઉપયોગી હતા ને, અને એની ઉપર જ એમની ખેતી નભતી અને થોડુંક આમ સારા જાતવાન મળી ગયા એટલે થોડુંક મમત્વ પણ ખરું, બધું ભેગું. એટલે મનમાં જરા એમ થયું કે એટલે એમને કહ્યું મહારાજને કે મહારાજ એ ચોક્કસ સારી એક બળદની જોડ આવી જ મળી જાય તો હું શોધીશ. કદાચ એવો વિચાર એમને ન પણ આવ્યો હોય કે મહારાજની આવી ઈચ્છા છે તો અત્યારે હું બળદ આપી દઉં, જેમ જમરાણામાં ગંગારામને વિચાર આવ્યો કદાચ ન પણ આવ્યો હોય એવું પણ બને. પણ એ વખતે ટૂંકમાં એ મહારાજને એ અર્પણ ન કરી શક્યા. અને પછી આમ ઘણા દિવસો સુધી એને કીધું કે શોધતો રહું છું, મહારાજને સંદેશો પણ મોકલતા કે મહારાજ શોધું છું. મહારાજ પણ પૂછાવડાવે કે ભાઈ તમે અમને બે બળદ આપવાના હતા, તમારે જેવા બળદ છે એવા, તેનું શું થયું? ત્યારે રૂડાભાઈ વળી ત્યાં વેડાવદરથી એમના ગામથી કેવડાવે કે મહારાજ મળશે એટલે ચોક્કસ મોકલી આપું છું, હું શોધું છું. અને પ્રામાણિકપણે એમણે શોધ્યા હશે અને શોધ્યા ત્યાં, પણ છતાંય બળદ મળ્યા નહીં. આ બાજુ તો ગઢડા મંદિર પૂરું થયું, પ્રતિષ્ઠા થઈ, મહારાજ પણ થોડા વર્ષો પછી મહારાજ ધામમાં ગયા. ત્યાં સુધી આ બળદનો કંઈ મેળ પડ્યો નહીં ને મહારાજને આપી ન શકે. મહારાજ ધામમાં ગયા અને પછી એમને અંતર્દૃષ્ટિ થઈ કે મહારાજને બે બળદ આપવાનું તો રહી ગયા, પણ હું કેવો મૂરખ કે આ બે બળદ મહારાજને ગમી ગયા તો મહારાજને એ જ વખતે કેમ અર્પણ ના કરી શક્યો? એ બોલ્યા કે આ બે બળદ બહુ સારા છે ને અમારે ગઢડામાં કામમાં આવે એવા છે, તો હું મહારાજની મરજી જાણીને એમને આપી ના શક્યો? એ અંતરમાં એકદમ એટલી બધી બળતરા ઉપડી તે રાત દિવસ બળતરા રહ્યા કરે, અને આમ રાત્રે સુવે તો સૂઈ ના શકે, અને આમ ખાધું હોય પણ કોઈ પણ રીતે એને આમ સ્વાદનો પણ આનંદ ના આવે એવી આમ બેબાકડી પરિસ્થિતિ થઈ ગઈ કે આમ આખુડ વાકુડ થઈ ગયા. મહારાજને બહુ પ્રાર્થના કરી અને પછી ત્યાં વડતાલજીને રઘુવીરજી મહારાજને પણ કહ્યું. પહેલાં તો ત્યાં ગઢડા મંદિરમાં કોઠારી હતા, એમને મળ્યા કે આવું થયું છે ને શું કરું? તો કે રઘુવીરજી મહારાજ તો મહારાજનું સ્વરૂપ કહેવાય, જઈને તમે મળો. વડતાલ ત્યાં જઈને મળ્યા અને રઘુવીરજીએ કીધું કે તમે એક બળદની જોડ અહીંયા હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરી દો તો મહારાજની કૃપાથી અંતરે શાંતિ રહેશે. એકના બદલે 12 બળદની જોડ લઈને એમને વડતાલ મંદિરે અર્પણ કરી કે આ તો જબરજસ્ત પસ્તાવો કહેવાય, ટાણું ચૂકી ગયા એટલે આ તો ચક્રવર્તી વ્યાજનું પણ ચક્રવર્તી વ્યાજ, કમ્પાઉન્ડનું પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એ એમણે મહારાજ ત્યાં અર્પણ કર્યું અને રઘુજી મહારાજે સ્વીકાર્યું, બધાને ચાંદલા કરે આશીર્વાદ આપ્યા અને પછી પાછા ઘરે ગયા. ઘણી નિરાશ થઈ કે આપણે મહારાજની ઈચ્છાથી તો સેવા કરી, છતાંય કાંટો તો અંતરમાં રહી ગયો કે બધું બરાબર છે, એકના બદલે 12 જોડ બળદની આપી, પણ જે સમયે મહારાજને જરૂર હતી અને પ્રત્યક્ષ સ્થૂળ દેહ મહારાજ પોતે પ્રગટ હતા ત્યારે તો ન જ આપી શક્યો. એ જે અંતરમાં આમ રહી ગયું અંતરમાં, એ આમ કાંઠો ખૂંચ્યા કરે. એટલે પછી દર વર્ષે એક બળદની જોડે ગઢડા કે વડતાલ જ્યાં રઘુવીરજી મહારાજ આજ્ઞા કરતા ત્યાં આપતા, અને ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે પોતે ત્યાં, અને જ્યારે 12 બળદની જોડે અર્પણ કરી ત્યારે મહારાજે દર્શન પણ દીધા એમને સ્વપ્નમાં, અને કહ્યું પણ ખરું કે રૂડાભાઈ તમારી સેવા અમને પહોંચી ગઈ. એટલે સુધી વાત, છતાં અંતરમાં એક નાનો કાંટો કે સ્થૂળ દેહ મહારાજ હતા ત્યારે તો આપી ન જ શક્યો, એટલું એક ચોખ્ખું અંતરમાં ન કરી શક્યા અને સહેજે આમ રંચ રહી ગયો. તો એમને એ મૃત્યુ સમયે પોતે વિલ કર્યું અને વિલમાં એમણે લખ્યું કે આવી રીતે આ પ્રસંગ મારા જીવનમાં બનેલો છે, એમ કહીને આખો પ્રસંગ લખ્યો. અને છેલ્લે વિલમાં લખ્યું કે આથી મારી ઈચ્છા છે કે આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી મારા વંશજ દર વર્ષે એક બળદની જોડ એ વડતાલ મંદિરે આપે. અને આ એમને વિલમાં લખ્યું. અને વર્ષો સુધી, લગભગ 250 વર્ષ સુધી, એમની 6 પેઢીએ દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. અને પછી તો આ 6ઠી પેઢીએ બધો અક્ષર પુરુષોત્તમનો સત્સંગ થયો, આપણા સંતોનું બધું વિચરણ એ ગામમાં થતું, અને એ બધો સત્સંગ થયો. તો 1992માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવ વખતે એમના વંશજોને એમ થયું કે આપણે આ વર્ષની બળદની જોડ 6ઠી પેઢી, 6th generation, સામે શ્રીજી મહારાજની પણ 5મી જનરેશન, પ્રમુખ સાંઈ મહારાજ, એટલે કે એમને આપણે અર્પણ કરીએ. તો આમ મહારાજના અખંડ ધારક સંત છે અને એમને અર્પણ કરીએ. ત્યારે આખો પ્રસંગ તો સ્વામીને ખબર હતી, અને ત્યાં ચાલુ ઉત્સવે સર્વસ્વમાં જ્યાં સ્વામીનો ઉતારો હતો ત્યાં આ રૂડાભાઈને 6ઠા વંશજ એ બળદની જોડ લઈ સરસ આમ બળદ આમ શણગારેલા ટ્રેડિશનલ રીતે અને ત્યાં ઊભા હતા. અને સ્વામી પણ ઉતારામાંથી, આમ ઓટ ટાઈમ હતો, છતાં પણ આમની લાગણી હતી આખા કુટુંબની, અને બધા 8-10 બધા પુરુષો કુટુંબના ભેગા થયેલા. સ્વામી પણ પોતે સ્પેશિયલ ઉતારામાંથી બહાર આવ્યા, બળદનું પૂજન કર્યું અને એમની બહુ ઈચ્છા હતી એટલે સાથે ઊભા રહીને, બળદની સાથે ઊભા બધા ફોટોગ્રાફને બધું પડાવ્યું. અને પછી સ્વામીને આમ હાથમાં બળદની રાસ આપી, અને રાસ આપીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સ્વામીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા અને સ્વામીએ કીધું કે હવે મહારાજને તમારી આ બળદની જોડ પહોંચી ગઈ. ત્યારે બધા જ પુરુષ હરિભક્તો એ બધાએ સ્વામીનો ચરણ સ્પર્શ કરીને હાથ જોડીને બોલ્યા કે સ્વામી આજે કદાચ રૂડાભાઈનું અંતર શાંત થયું હશે. એટલે અમને પણ અંતરમાં એટલી શાંતિ થાય છે કે અમારા કુટુંબમાં મહારાજના વખતમાં એક આ ખ્યાલચૂક થઈ ગયેલો, એ આજે તમે જ્યારે બળદની રાસ હાથમાં પકડી ત્યારે અમને એવા દર્શન થયા કે સાક્ષાત મહારાજ પોતે હાથોહાથ એ બળદની રાસ લેતા હોય. એવા એમને સ્વામીની મૂર્તિમાં મહારાજના દર્શન થયા કે આમ સાક્ષાત આમ એ બળદની રાસ લેતા હોય ત્યારે કે અમને શાંતિ થઈ. સ્વામી કે જો તમારી બધી સેવા રહી આવી ગઈ અને હવે વિલમાં ભલે રૂડાભાઈએ લખેલું છે પણ હવે તમારે એ સેવા કરવાની જરૂર નથી, આ તમારી સેવા અહીં પૂરી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. અને મહારાજે સ્વીકારી ત્યારે બધા બહુ રાજી થયા. પણ જો એક આ ખ્યાલચૂક થઈ ગયેલો તે છ પેઢી સુધી ચાલ્યું, પોણા 200થી વધારે બળદની જોડ એમણે સંસ્થામાં અર્પણ કરી હશે. પણ આ મહારાજની કૃપાથી એ મહારાજનું આ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું ત્યારે બધું સુધર્યું. પણ આવો પસ્તાવો અંતરમાં રહી જતો હોય, પણ આવા હરિભક્ત ભલે ખ્યાલચૂક તો થઈ ગયો એ તો કદાચ કોઈનાથી પણ થાય, પણ એ રૂડાભાઈની કેવી મોટપ કહેવાય, કેવી આધ્યાત્મિકતા કહેવાય કે આવી અંતરદ્રષ્ટિ એમને અંતરમાં થઈ અને એ અંતરદ્રષ્ટિ થઈ તો એ સેવા પણ કરી. ભૂલ તો થઈ જાય, આ માર્ગ એવો છે કદાચ ખ્યાલચૂક થઈ પણ જાય સેવા ભક્તિમાં, બધી રીતે આપણે મરજી ન પણ સમજી શકીએ, પણ પાછળથી અંતરદ્રષ્ટિ થાય એ પણ જબરજસ્ત એક આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. અને અંતરદ્રષ્ટિ થયા પછી એ પ્રમાણે સ્થૂળ રીતે વર્તી શકે એ પણ બહુ જ મોટી સમજણ કહેવાય. પણ આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી અંતરદ્રષ્ટિ કરી શકતા અને અંતરદ્રષ્ટિ કર્યા પછી આવી સેવા કરી શકતા. 1993 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર 1 મહિનો રોકાયેલા અને આમ આખો જૂન મહિનો ફિટ, જૂન 1 થી જૂન 30 ત્યાં સારંગપુર રોકાયેલા. અને તે વખતે તો ઘણી વખત આટલા હરિભક્તો ત્યાં સમાગમ કરવા આવતા નહીં, ત્યારે અંદર સભા મંડપમાં જ સ્વામી પૂજા કરતા અને સભા મંડપમાં જ સભા ચાલતી, સવારની સભા. અને સ્વામી ત્યાં આશીર્વાદ આપતા હતા એક લગભગ 10મી કે 12મી આ તારીખની આજુબાજુ. અને આમ બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, એમાં આશીર્વાદ ચાલુ હતા અને એકદમ જ વચ્ચે આપણા સિસવા ગામના નાગજી કાકા હતા એ ધામમાં ગયા. એ નાગજી કાકા એકદમ સભામાં ઊભા થયા, અમે બધા તે વખતે પાર્ષદમાં હતા. નાગજી કાકા એકદમ ઊભા થયા અને ધ્રુસકે ને ધ્રુસકે સભાની વચ્ચે રડવા માંડ્યા. એટલે સ્વામી એકદમ આશીર્વાદ ઊભા રાખ્યા. સ્વામીને એમ થયું કે શું થાય છે. પછી નારાયણ મુનિ સ્વામી ઊભા થયા અને એમનો હાથ પકડીને આમ સાંત્વન આપતા અને બેસાડવા ગયા તો ઊભા જ રહ્યા. નારાયણ મુનિ સ્વામી હાથ છોડી દીધો કે ના ના સ્વામી. અને એમ થયું કે શું થયું હશે. એટલે સ્વામી એમ માઇક બંધ કર્યું જાતે આવી રીતે. સ્વામી કે શું થયું એમ કહીને આમ નજીક બોલાવ્યા. પણ આખી સભા એકદમ આમ સ્વામ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, આમ સ્થિર થઈ ગઈ. અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પાછા બોલતા જાય કે આ સ્વામીને રાજી કરી લેજો, કે કોઈ ટાણું ચૂકતા નહીં કે, અને હું એક ટાણું ચૂકી ગયો છું એનો મને અંતરે એટલો બધો રંજ છે. સ્વામી કે નાગજી કા એવું બોલવાની જરૂર નહીં, આપણી બધી સેવા છે, તમે તો જોગી મહારાજને ખૂબ રાજી કરે. એમ સ્વામી આમ બોલાવે નજીક, પણ એમનાથી આમ એટલું બધું આમ અંતરમાં ભરાઈ ગયેલું અને કદાચ ઘણા વખતથી અંતરમાં હશે પણ પોક મૂકીને રડ્યા. પછી કે લાવો માઇક, મારે વાત કરવી છે એમ કરીને એમણે માઇક હાથમાં લીધું. અને પછી એમણે યાદ કર્યું કે આજથી વર્ષો પહેલાં કે લગભગ 62-65 સાલ હશે તે વખતે જ્યાં અત્યારે પ્રમુખ સ્વામી બેઠા છે એ જ સ્થળે યોગી મહારાજ બેઠા હતા અને આવી જ રીતે સભા થયેલી. અને તે વખતે સભામાં હું બેઠેલો, પ્રમુખ સ્વામી મહારાજ બહાર કોઠારે કંઈક કામ માટે ગયા હશે, બહાર કોઠારમાં કોઈ હરિભક્તને મળતા હતા ત્યાંથી અંદર આવ્યા. 64-65 સાલનો પ્રસંગ. અને સ્વામી પાછળથી સભામાં આવ્યા અને મને ખભા ઉપર આમ ટપલી મારી. એટલે મેં આમ જોયું કે પ્રમુખ સ્વામી, એટલે મને આમ ઈશારો કર્યો કે બહાર આવો એમ. કે પોતે ચાલતા હતા, યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા એટલે હું પણ એમની પાછળ પાછળ બહાર ગયો. એટલે બહાર ગયો એટલે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે. એટલે એમ મેં કહ્યું કે મારી પાસે કંઈક આટલા પૈસા છે. ત્યારે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે જો આપણા હરિભક્ત છે અને એમને અત્યારે દીકરીનો લગ્ન છે અને ટાણું છે, પ્રસંગ છે, તો તમે 500 રૂપિયા એમને આપો, એટલી તમે સેવા કરી દો. એટલે તે વખતે હરિભક્ત પણ બાજુમાં ઊભા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ અને એક આવા સંત, એના સાથે મારે આમ પરિચય પણ ઘણો બધો ખરો. પણ તે વખતે કોણ જાણે કે મારી બુદ્ધિમાં શું પેઠું, આ બધી વાતો તો પાછા રડતા રડતા સભામાં વર્ણન કરે હા, કે મારી બુદ્ધિમાં શું કુમતી સૂજી કે મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે સ્વામી આપ કહો છો હું આપીશ, મને વાંધો નહીં, પણ એકવાર મને જોગી મહારાજ કે તો હું કાપું. એટલે સ્વામી તે વખતે કીધું, સ્વામી કે તમે અત્યારે આપો, એને ખૂબ જરૂર છે, એમને તાત્કાલિક અત્યારે નીકળી જવું છે અને ઘરે એમને દીકરીનો પ્રસંગ છે, અત્યારે પૈસાની ખૂબ જરૂર છે, તમે આપો. ફરી વખતે એમણે સ્વામીને કહ્યું, સ્વામી મને આપવામાં વાંધો નથી, પણ મને જોગી મહારાજ કહેતો હું આપું. તો સ્વામી તે વખતે બોલ્યા, સ્વામી કે આ તમને જોગી મહારાજ જ કહે છે એમ તમે માનો. એ કે સ્વામી એમ નહીં, જોગી મહારાજ કહેતો આપું, આવું મેં મોઢા મોઢ આ પ્રમુખ સ્વામીને કહેલું. પણ તે વખતે મારા પ્રત્યે કોઈ પણ કુભાવ એમના ચહેરા ઉપર ન જણાયો. એને શાંતિથી દુઃખ સ્વાદ વાંધો નહીં, તમે બેસો સભામાં, હમણાં આપણે જોગીમાના આશીર્વાદ પૂરા થાય પછી વ્યક્તિગત દર્શન વખતે હું તમને સ્વામી પાસે લઈ જઈશ ને સ્વામીને આપણે વાત કરી દેશું, પછી તમને જોગી મહારાજ કહેશે તો કે તો મને વાંધો નથી. એટલે એમને આમ સેવા ન કરવી એવું નહીં, પણ એમને જોગી મહારાજ કહેતો અને પછી એ સભામાં પાછા જઈને બેઠા અને થોડી મિનિટોમાં યોગી મહારાજ આશીર્વાદ પૂરા કર્યા અને વ્યક્તિગત દર્શનમાં થોડા હરિભક્તો એ બધા આવ્યા. અને તે વખતે સ્વામી કંઈક કામ માટવાઈ ગયા, સ્વામી આવી નહીં શક્યા હોય, પણ નાગજી કાક એકદમ ફેથફુલી જોગી મહારાજને પૂછ્યું કે સ્વામી આવી રીતે સભા ચાલુ હતી, મને સ્વામી આવી રીતે બોલ્યા અને આવી રીતે કહ્યું અને આવી રીતે સેવા કરવાનું કહ્યું. યોગી મહારાજ એકદમ વચ્ચેથી બોલ્યા કે સ્વામી તો કે તમે કરી દીધી ને સેવા. તે યોગી તે જ વખતે કે મને ફાળકો પડી ગયો કે સ્વામી વચ્ચેથી જ બોલી ગયા યોગી મહારાજ કે તો તમે કરી દીધી ને સેવા. ત્યારે જેમ થયું કે આ નથી કરી એટલે રહી તો ગયું જ લાગે છે. પણ પછી હાથ જોડી મેં યોગી મહારાજને કીધું, સ્વામી મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે મને જોગી મહારાજ કહે તો હું સેવા કરું. જોગી મહારાજ કે ગુરુ પ્રમુખ સ્વામી કહે ને તો મને પૂછવા નહીં આવવાનું કે એ સંસ્થાના ધણી છે કે એ કહે છે એટલે અમે જ કહીએ છીએ એમ તમે માનો. જાઓ ગુરુ જાઓ પહેલા અને એમને 500 રૂપિયાની સેવા તમે કરી આવો. એટલે કે હું દોડતો જ ગયો અને રસ્તામાં જ આમ ખિસ્સામાં હાથ નાખીને મેં 500 રૂપિયા કાઢ્યા પણ ખરા અને બહાર જઈને મેં સ્વામી કોઈ હરિભક્તો સાથે ઉભેલા કોઈને જમાડવાની વ્યવસ્થા કરતા હતા ત્યાં જઈને મેં પ્રમુખ સ્વામીને કીધું સ્વામી પહેલાં 500 રૂપિયા મારે આપવાના છે તો હું કવરમાં નાખીને તમને આપી દઉં. ત્યારે ખૂબ પ્રેમથી એમને આમ સાહજિકતાથી મારા ખભા ઉપર હાથ મૂકીને કીધું નાજી કાકા. પછી પેલા હરિભક્તને જરા ઉતાવળ હતી એટલે મેં બીજા હરિભક્તને કહ્યું ને એમણે સેવા કરી દીધી છે અને એ તો નીકળ્યા. એટલે પછી કોઈ વખત હશે ત્યારે તમને કહેશું. અને કે એ સ્વામીને આમ એકદમ શાંતિથી સ્વામીએ વાત કરી, પણ જે એ બળતરા અંતરમાં તે દિવસથી ઉપડી કે હો સ્વામી પ્રમુખ સ્વામી મારી પાસે 500 રૂપિયા માગ્યા અને હું ટાણે અને પાછો આટલો આગ્રહ રાખીને અને એ પણ એક હરિભક્તની હાજરીમાં હું એમને આપી ના શક્યો અને પાછું આવું બોલ્યો હું, એટલી બધી અંતરમાં મને બળતરા રહે છે. અને આટલું બોલીને તો પાછા નાગજી કાકા એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. તે સ્વામી આમ બાજુમાં બેઠેલા સભા મંડપમાં 93 સાલમાં. સ્વામી કે તમારે ક્યાં હવે આ બધી તમારે તો ખૂબ સેવા થઈ ગઈ, જોગી મહારાજ તમારી પર બહુ રાજી છે. પછી સ્વામી બોલવા માંડે, જો સ્વામી કે અમે રાજી છીએ, તમે ખૂબ સેવા કરી છે. તો આમ સ્વામીની બાજુ ઉભા રહી કે ના ના સ્વામી બધી વાત સાચી અને આપના વચ્ચે બધી સેવા થઈ, કરોડો રૂપિયાની થઈ હશે, પણ એ 500 રૂપિયા અંતરમાં ખટક્યા કરે છે કે 500 રૂપિયાનો રંચ રહી જાય છે કે તે દિવસે આપને મેં ના પાડી. અને તે દિવસથી તો આમ પેલો છાસનો પેલો દૂધનો દાજેલો આમ છાસ ફૂકી ફૂકીને પીવે એમ ફૂકી ફૂકીને પીવું છું. પણ આમ તમે જે 500 રૂપિયા હજી મને ઘણી વખત રાત્રે આમ જાગી જાઉં તો આપનો એ ચહેરો દેખાય છે કે નાગજી કાકા 500 રૂપિયા આપજો ને, એવું આમ મને આમ અંતરમાં રહ્યા કરે છે. સ્વામી કેવું તમારે મનમાં રાખવું નહીં, બધી સેવા થઈ ગઈ છે. સ્વામી આમ નજીક બોલાવ્યા, પછી નારાયણમુનિ સ્વામી ઊભા થઈને આમ સ્વામી પાસે હાથ પકડીને લઈ ગયા. એક હાથમાં નાગજી કાકા માઇક પકડી રાખેલું, સ્વામી એમને આમ નીચાવાળીને ખૂબ આશીર્વાદ આપ્યા, માથે હાથ ફેર્યો. સ્વામી કે વિચાર નહીં કરવાનો, એ સંકલ્પ નહીં કરવાનો, હવે બધું ભૂલી જવાનું અને કંઈ એવું મોટું નથી થઈ ગયું, આપણે તો ઘણી બધી લાખો ને કરોડો રૂપિયાની સેવા થઈ. એ કે ના સ્વામી આપ એવા આશીર્વાદ આપો કે અંતરમાંથી રંજ નીકળી જાય. કે સ્વામીએ ફરી વખત એમની ઈચ્છા હતી એટલે જોગી મહારાજ જેમ આમ ધબ્બો મારતા એવી લાક્ષણિક શૈલીથી સ્વામીએ પાછા 2 ધબ્બા માર્યા. સ્વામી કે જાઓ મનમાં તમારે રાખવું નહીં અને એવો વિચાર આવે તો વિચાર કરવો નહીં. અને સ્વામી કે આશીર્વાદ છે, જોગી મહારાજને સંભાળીને તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે મનમાં એવા વિચાર રહેશે નહીં. પણ એ ધ્રુસકે ને ધ્રુસકે સ્વામીને ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. એટલે મહારાજના વખતમાં પણ આવા એકદમ પ્રામાણિક અંતરથી ફેથફુલ આવા હરિભક્તો હતા કે કદાચ ખ્યાલચૂક તો થઈ જાય આપણે સમજીએ છીએ, પણ એવી અંતરદ્રષ્ટિ રહેતી. તો આજે પણ આવા આવા હરિભક્તો એવી આધ્યાત્મિક આવા આધ્યાત્મિક ગુણોવાળા છે કે કદાચ આવી ખ્યાલચૂક થઈ ગયો હોય તો એ આવી અંતરદ્રષ્ટિ અંતરમાં હંમેશા રહ્યા કરે. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા, આજે પણ છે. જેવો કેફ પ્રાપ્તિનો આનંદ એ મહારાજના વખતમાં ભક્તોને હતો એવો આજે પણ છે. આપણે મૂળી ડોશીનો પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે એનો ધણી ધામમાં જતો હતો ત્યારે ધણીએ કીધું કે તે તો તારું કામ કાઢી લીધું પણ મારું તો કોણ જાણે સુઈ થશે કે. ત્યારે મૂળી ડોશીએ કહ્યું કે શું તું તારા ભાગ્ય નથી માનતો કે આ હાથથી મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે અને આ હાથથી મેં મહારાજને રોટલા જમાડ્યા છે અને એ હાથના પાણી પીધા છે તે અને એ હાથના તે રોટલા જમ્યા છે, માટે તારું પણ કલ્યાણ થઈ ગયું, તને પ્રતીતિ નથી આવતી, બાકી તું પણ અક્ષરધામમાં જ બેઠો છું. એમ મૂળી ડોશી એના ધણીને એ પથારીમાં જ્યારે સૂતો હતો ત્યારે પથારીવશ એ મૃત્યુ સમય હતો ત્યારે કેફથી કહેલું કે મેં આ સેવા કરી છે અને એ સેવાથી મને આટલો આનંદ છે તો તને પણ તારું પણ એ સંબંધે કલ્યાણ થશે જ. કેટલી બધી પ્રાપ્તિનો આનંદ, કેટલો બધો કેફ. એમ આજે પણ હરિભક્તો ત્યાં આપણે કેનેડા સત્સંગ મંડળના પ્રમુખ ભગવાનજી ભાઈ જ્યારે એ અંત અવસ્થામાં હતા, નાની ઉંમર 38 વર્ષની ઉંમરે ધામમાં ગયેલા. બ્રહ્મોપનિષદમાં એ ફોટો આપણે જોઈએ છે, સ્વામી અને વિવેક સાગર સ્વામી બંને હોસ્પિટલે ખબર કાઢવા ગયેલા. એ વોઝ સફરિંગ ફ્રોમ લ્યુકેમિયા, બ્લડ કેન્સર, અને ધામમાં જવાના હતા. ડૉક્ટરે કીધું કે થોડા દિવસોમાં ધામમાં જશે. તે વખતે ભારતથી ઉત્તર ભારતના એક બહુ જ મોટા સંપ્રદાયના ધર્મગુરુ એમણે ભગવાનજીભાઈ ઉપર પત્ર લખ્યો, આવતા જતા હશે ત્યાં કેનેડા કોઈ વખત ઉનાળામાં, અને જાહેર સભાઓમાં તો આ ગુજરાતી સમાજના પણ પ્રમુખ એટલે આવતા જતા હોય ને એવી રીતે સંબંધ અને પરિચય હશે. તો એમણે પત્ર લખ્યો કે મને ખબર પડી કે તમને બ્લડ કેન્સર થયું છે અને આ તો જીવલેણ રોગ છે, પણ મને એક મનમાં પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી અને આટલું બધું ભજન સ્વામિનારાયણનું કર્યું, છતાં તમને નાની ઉંમરે આવું બ્લડ કેન્સર થઈ ગયું અને આવો જીવલેણ રોગ, તો મને એમ થાય છે કે તમારે પ્રમુખ સ્વામી મહારાજને કહેવું જોઈએ કે મેં આટલી બધી સેવા ભક્તિ કરી છે તો તમે મને આ રોગમાંથી ઉગારો. આ તો હું એટલા માટે લખું છું કે તમ જેવા ભક્તરાજ છે જાજુ જીવે તો તમારા સત્સંગની અને ગુજરાતી સમાજની પણ ત્યાં પરદેશમાં સારી સેવા થઈ શકે. આવું લખેલું એટલે ઇનડાયરેક્ટલી એમાં ઘણો બીજો ભાવ પણ સમાયેલો હતો. ભગવાનજીભાઈ પોતે તો ડેથ બેડ ઉપર હતા, પણ આમ પથારીવશ અવસ્થામાં પણ, અત્યંત આમ અશક્ત અવસ્થામાં પણ એમના પત્નીને એમણે કહ્યું કે તમે હું લખાવું એ પ્રમાણે આનો આ પત્રનો ઉત્તર લખો. અને એ પોતે બોલતા જાય અને બાજુમાં એમના પત્ની છે, પત્ર લખતા જાય અને એમને લખાવ્યું કે તમે લખો કે આ હાથથી મેં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કર્યો છે, આ આંખથી મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, આ કાનથી મેં પ્રમુખ સ્વામી મહારાજની વાણી સાંભળી છે, માટે મને તો અંતરમાં કોઈ પણ જાતનો ઉદ્વેગ નથી કે મને શું નાની ઉંમરે કેન્સર થઈ ગયું. દેહ તો ગમે તે રીતે પડે, હું તો અત્યારે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠો છું અને આ દેહ પડશે પછી પણ હું ભગવાનના ધામમાં છું, માટે મને કોઈ જાતનો અફસોસ નથી. અને અમારા સંપ્રદાયની આ સમજણ છે કે દેહના દુઃખ સારું તો ભગવાન અને સંત પાસે તો કદાપી કશું માંગવું જ નહીં, જેમ એમની મરજી હોય એમ રાખે. એમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આમ ઈચ્છા હશે તો ભલે એમ હોય, મારે એની સામે કોઈ જ પ્રશ્ન નથી. જેમ મને એમના હાથે થાળમાંથી ઘણી વખત પ્રસાદ જમાડ્યો છે એમાં બ્લડ કેન્સર છે એ પણ હું એમની પ્રસાદી જ સમજું છું, એ પણ એમને જ મોકલેલું છે. તો કેમ મોકલ્યું, શું કામ મોકલ્યું, આ નાની ઉંમરે કેમ મોકલ્યું, એ બધી એમની મરજીની વાત છે, મારે એમને કંઈ જણાવવું નથી. અને તમે એમ કહો છો કે નાની ઉંમરે કેન્સર થયું છે અને કેન્સરથી દેહ તમ જેવા ભક્તનો પડે એ શોભે નહીં, તો રામકૃષ્ણ પરમહંસનો દેહ પણ કેન્સરથી પડેલો, તો શું કંઈ નથી શોભ્યું એમનું? આવા મોટા ધર્મગુરુ હતા એટલે દેહ પડવાની તો ગમે તે રીત હોય, પણ હું તો ભગવાનના ધામમાં બેઠો છું. અને પાછું વચનામૃત કોટ કર્યું કે અમારા ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે કે દેહ તો ભગવાનનો ભક્તનો ગમે તે રીતે પડે, સર્પ પણ કરડે, વાઘ પણ ખાઈ જાય, પૂરમાં પણ તણાઈ જાય, પણ ભગવાનનો ભક્ત છે તો એ ભગવાનના ધામમાં જશે. આટલો કેફથી પત્ર લખાવડાયો. અને એ આપણો જે સત્સંગ પુસ્તક છે અથવા તો પેલું અંગ્રેજી પુસ્તક છે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું ભાષાંતર, એમાં છેલ્લા પાના ઉપર આખો આ પત્ર આપણે અક્ષરશ છાપેલો છે, એ વાંચજો એ શબ્દો, ત્યારે આપણને પ્રતીતિ આવે કે કેટલો બધો કેફ અંતરમાં આ હરિભક્તોને હોય છે, કે પ્રાપ્તિનો આનંદ કેફ, કારણ કે સમજાણું છે કે સર્વોપરી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે મહારાજના વખતમાં પણ આવી સમજણ હતી, આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ લાખો હરિભક્તોને આ પ્રાપ્તિનો કેફ અને આ સર્વોપરીપણાની સમજણ રહેલી છે. મહારાજના વખતમાં ત્યાં કંજરી ગામના એક હરિભક્ત હતા, લક્ષ્મીદાસ શેઠ, મોટા શેઠ હતા, પણ એમને એકલાને જ સત્સંગ, બીજા કોઈને કંઈ કુટુંબમાં કે આમ એક્સટેન્ડેડ ફેમિલીમાં ક્યાંય સત્સંગ નહીં. અને જ્યારે અંત સમયે 70 વર્ષની ઉંમરે જ્યારે ધામમાં જવાના હતા, થોડી બીમારી થયેલી દેહમાં અને પથારીવશ થઈ ગયેલા, ત્યારે એક દિવસ એમને નરનારાયણ દેવે દર્શન આપ્યા. આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખ્યો છે કે અંતરમાં એકદમ તેજ છવાઈ ગયું. આમ જોયું તો કે આમ ઓહો, કોઈ આમ દેવી આવ્યા હોય પુરુષો એવું લાગ્યું. તો કે આમ હાથ જોડીને લક્ષ્મીદાસ શેઠે પથારીમાં સૂતા સૂતા પૂછ્યું કે આપ કોણ? ત્યારે એમને કહ્યું કે અમે તો નરનારાયણ દેવ. બોલો શું પધાર્યા? ત્યારે કે તમે આમ હવે તમારો દેહ પડે છે તો અમે ધામમાં લેવા જવા માટે આવ્યા છે. કયા ધામમાં? કે તો કે બદ્રિકાશ્રમમાં જ્યાં અમે રહીએ છીએ. મારે ત્યાં આવીને શું કામ છે? કે લક્ષ્મીદાસ શેઠે નરનારાયણ દેવને પૂછ્યું કે ત્યાં મારે આવીને શું કામ છે? તો કે ત્યાં તો તપ ઘણું થાય અને સાત્વિક જીવન જીવાય. તો કે એની માટે કંઈ મેં સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, મારે તો અક્ષરધામમાં જવાનું હોય. એટલે તમે આવ્યા, દર્શન દીધા એ તમારો આભાર, પણ હું તમારી સાથે આવી શકીશ નહીં. નરનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં દર્શન આપ્યા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં આખો પ્રસંગ લખેલો છે. તે શ્રીકૃષ્ણ ભગવાને દર્શન આપ્યા, મુરલી હતી, નામ મુકટ હતું, પીછું બધું એ ઓળખી તો કહે, ઓહો શ્રીકૃષ્ણદેવ પધારો, પથારીમાંથી બેઠા થયા. કારણ કે મહારાજે કહ્યું છે કે અવતારોમાં એ મોટો અવતાર છે. બેઠા થયા અને યોગ્ય સન્માન આપ્યું કે આ બિરાજો, શું પધાર્યા? કે તમને ધામમાં લેવા માટે. તો કે ક્યાં? તો કે ગૌલોકધામમાં. ત્યાં કે મારે ગાયને વાછરા જોડે રમીને શું કામ છે? લક્ષ્મીદાસ સર, ત્યાં મારે ગાય વાછરા જોડે શું રમવાનું? કે હું તો નિર્વાસનિક થયું છું. કેટલો બધો કોન્ફિડન્સ કે મેં તો સ્વામિનારાયણનું ભજન કર્યું છે અને મારા ઈસ્તે સ્વામિનારાયણના આશીર્વાદથી તો હું નિર્વાસનિક થયું છું કે હું તો અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જઉં નહીં અને મારા સ્વામિનારાયણ લેવા આવે પછી હું દેહ છોડું અને બીજા કોઈ ધામમાં અમે અમને ફાવે નહીં, ગમે નહીં અને અમે જઈએ નહીં. કેટલો કેફથી બોલ્યા છે લક્ષ્મીદાસ શેઠ. અને પછી શ્રીકૃષ્ણ ભગવાન તો આમ દર્શન આપીને અંતર્ધાન થઈ, એટલે અદૃશ્ય થઈ ગયા. પછી ત્રીજા દિવસે માણકી ઘોડી ઉપર મહારાજના દર્શન થયા, સફાળા બેઠા થઈ ગયા. લક્ષ્મીદાસ, ઓહો મહારાજ આપ પધાર્યા. મહારાજ કે ચાલો શેઠ, ધામમાં લેવા માટે આવ્યા છીએ. કે મહારાજ તૈયાર જ બેઠા છીએ, બીજું કંઈ છે જ નહીં આ લોકની ઈચ્છા, આપના ધામમાં આપની પાસે બેસવું છે. આ લોકમાં આપના સિવાય અમારા અંતરમાં કંઈ હતું નહીં અને પછી એ આપના ધામમાં જ બેસવું છે. કે ચાલો મહારાજ. કે ચાલો ભક્ત ત્યારે. પણ લક્ષ્મીદાસ કે મહારાજ એક મિનિટ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવીએ અને અંત સમયે કોઈ પ્રશ્ન રહે? કે મહારાજ બીજો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે લોકની તો કોઈ આસક્તિ નથી મારે, પણ મારે તમને એ પૂછવું છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલેલા કોને? આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે શું થયું? તો કે આવી રીતે નરનારાયણ દેવ આવેલા, પછી આવી રીતે શ્રી કૃષ્ણ નારાયણ આવેલા, આવું પૂછતા હતા મને અને મને તો ધામમાં લેવા માટે આવેલા. મહારાજ કે તમે શું કહ્યું? કે મહારાજ મેં તો કહ્યું મને ના ફાવે તમારા લોકો જોડે, હું તમારા ધામમાં ના રહી શકું. કે હું તો નિર્વાસનિક થયું, સ્વામિનારાયણ લેવા આવે પછી હું અક્ષરધામમાં જઉં, એમને ના જઉં. ત્યારે મહારાજ એકદમ આમ મંદ મંદ સ્મિત કરતા હસ્યા કે મહારાજ તમે કેમ આવા પ્રસંગ ઊભા કર્યા? મહારાજ કે આ તો તમારી કસોટી કરવા માટે. કે મહારાજ અમારી કસોટી તો શું હોય? આપની ઈચ્છા હતી ને આપણે કસોટી કરી, પણ અમારા અંતરમાં તો આપના સિવાય ક્યાં કંઈ છે જ. મહારાજ કે ભક્ત અમે પણ જાણીએ છીએ શેઠ કે તમારા અંતરમાં અમારા સિવાય કાંઈ નથી. પણ પછી મહારાજ બોલ્યા, હા બહુ જ સરસ વાક્ય મહારાજ બોલ્યા. મહારાજ કે યુગો સુધી હરિભક્તોને કેવી સમજણથી અમારો આશરો કરવો એ વાતની પ્રતીતિ બેસે એટલે અમે આ પ્રસંગ તમારા જીવનમાં ઊભો કર્યો છે. યુગો સુધી હરિભક્તોએ કઈ સમજણથી અમારો આશરો કરવો, કેવી સર્વોપરીપણાની સમજણ કેળવવી એટલે અમે તમારા જીવનમાં પ્રસંગ ઊભો કર્યો છે. તે તમારા પ્રસંગથી યુગો સુધી હરિભક્તોને સમજણની શુદ્ધિ થશે. તો જો આજે આટલા વર્ષો પછી આપણે આ પ્રસંગથી આપણે પણ ઘણી બધી શુદ્ધિ આપણી સમજણની કરી શકીએ કે આવી સર્વોપરીપણાની સમજણ. આજે પણ એવા હરિભક્તો છે, તે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણા એક હરિભક્ત છે ભાસ્કરભાઈ, અને એમના કુટુંબમાં બધી જ રીતે દુઃખ ઊભું થયેલું. એક તો પોતે નાણાકીય રીતે એકદમ ધંધામાં ખેંચાઈ ગયેલા એટલે ઘણું બધું દેવું થઈ ગયેલું. આ તો લગભગ 12-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. અને એ વખતે એમને 7-8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું. વળી લગ્ન થયા ઘણી વખત 8-10 વર્ષ થઈ ગયેલા પણ કોઈ સંતાન નહીં. અને આ બાજુ એમના માતૃશ્રી અને એમના પત્ની એ બંને જણા ગાયત્રીની પૂજા અને ગાયત્રીની ઉપાસના કરે એટલે ગાયત્રી માતા પાસે એમને દર્શન આપે. વળી કોઈક વખત કોઈ મેલી દેવી પણ એમને દર્શન આપી અને બધી વાતો કરે. એમના વૃદ્ધ પિતા હતા, એમને બાળક ભૂત દેખાય અને ઘરમાં પાછું ભૂત થાય. હવે આ માણસને કેટલું દુઃખ, એક તો આર્થિક રીતે બિચારાને તકલીફ, સગાવાલા બધા પૂછપૂછ કરે અને પાછું 8-10 વર્ષ લગ્ન થયા કોઈ સંતાન નહીં એટલે પાછા આમાં તો આ બધો આ બધી રીત એવી છે ને કે આમાં સગાવાલાને વધારે ચિંતા હોય, બે માણસ કરતા પતિ પત્ની કરતા સગાવાળાને બધાને વધારે ચિંતા. હવે મૂકને તારા, હમણાં છોકરા થશે તારે હાચવાના છે, તારે એના ભરણ પોષણ કરવાનું છે. લોકો બહુ ચિંતા કરતા કે તમારે કંઈ છે નહીં એમ નહીં તો નથી તો, પણ તારે પછી ભવિષ્યમાં થાય તો તારે ભરણ પોષણ કરવાનું છે. પૂછપૂછ એ લોકો હારા વધારે દોઢા થતા હોય છે આમાં તો. એટલે પાછું સગાવાળા તરફથી પાછું એ સાચવવાનું. પાછું ઘરે એક જ સત્સંગી નિષ્ઠાવાન અને મહારાજ સ્વામીની મૂર્તિ રાખેલી, પણ એના પત્નીનું એટલું જોર કે ઘર મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની પ્રમુખ સ્વામીની મૂર્તિ રાખી ના શક્યો. ઘર મંદિરમાં મૂકેલે કાઢીને બહાર સીધી, એ બિચારા એમ દિવાલ ઉપર લટકાયેલી, પણ ખરેખરા ભક્તરાજ. હવે એની પત્નીને પેલી મેલી દેવતી દેવી છે એ દર્શન આપે ને તો કે તારા ધણી જો ઘરમાંથી સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીનો ફોટો કાઢી નાખે ને તો તને દીકરો આપું અને ધનનો ઢગલો દેખાડે કે આટલું ધન તને આપું. એટલે એના પત્ની રોજ કજ્જો કરે. પેલો બિચારો એક તો બહારથી થાકીને આવ્યો હોય અને બહારથી કંટાળીને આવ્યો હોય, એમાંથી ઘરેથી પાછી ઉપાધિ. માણસ બહાર ઓછો હારે પણ જો અંદર તકલીફ હોય તો વહેલો હારી અંદર જાય. હા, કારણ કે રાત દિવસ ભેગું રહેવાનું હોય ને. પણ આવા સમયે સપોર્ટ કરવાના બદલે પછી આવો પ્રસંગ ઊભો થયો. એટલે એક કજ્જો, એના વૃદ્ધ પિતા હતા, એ વિધુર હતા, એના વૃદ્ધ પિતા હતા, એમને પણ પાછા પેલો ભૂત જ્યારે જ્યારે દેખાય ત્યારે ભૂત કે આ પ્રમુખ સાહેબનો ફોટો ઘરમાંથી કાઢી નાખો તો હું તમને દીકરો આપું. અને પાછા એના પિતા કે મને તો ભૂતે દર્શન દઈને આવું કીધું છે, અને તારે કોઈ દીકરો નથી તો દીકરો થશે. ભાસ્કરભાઈ કે જો પપ્પા તમે સમજો કે ભૂત દીકરો આપે, ભૂત જેવો જ આપે, એ કંઈ થોડે દેવી દીકરો આપવાનો છે, એ ભૂત જ આપે. અને આપણે જે કંઈ દુઃખ છે એ મારા ઈશદેવ સ્વામિનારાયણનું મોકલેલું છે. એ કે આ દેવી દર્શન દઈને તારી માને અને તારા વહુને બેને કહે છે, એ કે જે દર્શન દેતા હોય ને જે કરતા હોય એ જે દર્શન દે છે મારી સામે આવીને વાત કરે, કે મને કે તારે જોઈએ છે કે નહીં, હું એને જવાબ આપીશ કે. અને પછી એના પત્નીને કીધું કે હવે તારા ગાયત્રી દેવ કે બીજા કોઈ દેવી તને દર્શન આપે ને તો કહેજે કે મારા ધણી છે ભાસ્કરભાઈ એની સાથે તમે વાત કરો, એને કહેજો કે મારી સાથે વાત કર, એટલે હું કહીશ કે કેમ વાત થાય એની સાથે. અને પિતાજીને કીધું કે ભૂત તમને દર્શન આપે ને અને ભૂત દેખાય ને તો ભૂતને કહેજો કે મારી જોડે વાત કરે, કે કેફથી, એ કે ભૂતે તો કીધું છે કે હું જોઉં છું કે તારા દીકરાને કેવો દીકરો થાય છે કે, અને ભૂલથી એ દીકરો થાય ને તને મારી નાખું ગળું દાબીને. એટલે ભાસ્કરભાઈ એના પિતાને કીધું કે હવે ફરી વખતે બોલે ને મારી સામે, મને તો થાય તો હું કહીશ જ, પણ કદાચ મારી પાસે જ નહીં આવે કારણ કે અમે અક્ષર પુરુષોત્તમની કંઠી પહેરે છે એટલે હિંમત નહીં ચાલે, પણ તમને ફરી વખત આવું કહે તો તમે કહેજો કે તારાથી થાય કરી લે, તારે જેટલું મારું બગાડવું એટલું બગાડજે, આ દુઃખ તો મારા ગુરુ પ્રમુખ સ્વામીએ મૂકેલું છે, એમની ઈચ્છાથી આવેલું છે અને એમની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે, કદાચ દેહના છેલ્લા શ્વાસ સુધી આમને આમ રહે ને તો મને કોઈ ફેર પડતો નથી, બાકી તારા જેવા હજાર ભૂત ભેગા થાય ને તો મારું કશું નહીં કરે, જા થાય કરી લે એવું કહી દેજો કે. અને તે જો દીકરો આપવાનો હોય તો ના આપતો, અને જો પ્રમુખ સ્વામીની ઈચ્છાથી દીકરો મળશે ને તો તારામાં તાકાત હોય તો મારી જોજે. એટલું આમ કેફ થયો. હવે આ એકલા જ એક બાજુ, સામે આ બધા જ, એના પત્ની, એમના માતૃશ્રી, એમના પપ્પા, બધા ત્રણે એક બાજુ, પણ બધાએ ખૂબ આગ્રહ રાખ્યો આટલું બધું દુઃખ પણ સત્સંગની સેવા શ્રદ્ધાથી કરે, મંડળ સંચાલક પોતે અને સત્સંગ સભા પણ સાચવે. હરિભક્તોના વાતની ખબર પડી, એમણે સંતોને વાત કરી, સંતો એમને પૂછ્યું કે આવું છે, એક તો કે સ્વામી ચાલ્યા કરે હવે ભગવાનની ઈચ્છા કે, અને માથે વાળ એટલું દેવું, બધી તરફથી માણસને ત્રાસ, કોઈ પણ માણસ થાકી જાય, હા કોઈ પણ માણસ હારી જાય, જ્યારે બે ત્રણ ફ્રન્ટ ઉપર લડતો હોય ત્યારે બધી રીતે હારે, નેપોલિયો આખું આપણો મોટો હિટલર હારી ગયો ને, આ બાજુ ઇંગ્લેન્ડ સાથે લડે ને આ બાજુ રશિયા જોડે ચાલુ કર્યું ને આ બાજુ ઈસ્ટ સાથે ચાલુ કર્યું તો એ હારી ગયેલો, એમ બે ત્રણ ફ્રન્ટ ઉપર માણસ લડવું પડે એટલે કોઈ પણ માણસ હારે, પણ એકદમ અડીખમ નિષ્ઠાના જોરે ઊભા રહેલા. સંતો કીધું કે તમે સ્વામીને વાત તો કરો, એ કે સ્વામીને શું વાત કરવાની, સ્વામી નથી જાણતા અને સ્વામી અંતર્યામી નથી, સ્વામીને મારા બધા દુઃખની ખબર છે, અને એનાથી આગળ મૂકનાર જ એ છે, એમની ઈચ્છાથી આવ્યું છે, મારે કોઈ ખાનગી કરવી નથી. આ તો હરિભક્ત ગણખંડ પગમાં દુખતો હોય તો સ્વામી પાસે વ્યક્તિગત દર્શનમાં પગ ઊંચો કરે, સ્વામી અહીં દુખે છે, હાથ ફેરવો ને અહીં હાથ ફેરવડાવે છે, એટલે શું પણ. અને સ્વામી આમ નીચા વળે, આપણે તો સંતો જોયેલું છે, આમ રોસ્ટ્રમ પરથી આમ આગળ વળે, આમ નીચા વળીને એના પગ ઉપર હાથ ફેરવે, આપણે સમર્થ ને આપણા ગુરુહરિને ચરણ સ્પર્શ કરવા દઈએ ને કરાવીએ, એટલે આ હરિભક્તો સ્વામી આ બાયપાસ કરો, છાતી ઉપર હાથ ફેરવો ને, તમે અત્યારે બાયપાસ થયું તો પાસે તું આજીવન થોડી જીવવાનો છું, બાયપાસ પર ધારો કે હાથ ફેરવ્યો સ્વામીએ, મોટા પુરુષ દયાળુ છે, છાતી ઉપર હાથ ફેરવના મહારાજને પ્રાર્થના કરશું બાયપાસ સારું થઈ જાય, તો લાખો લોકોનું બાર બાયપાસ થાય છે, ક્યાં પ્રમુખ સાહેબના આશીર્વાદ લઈને જાય છે, થતા જ હોય છે સારા અને જીવતા જ હોય છે, બીજા 25 વર્ષ કાઢ નાખે છે, એટલે કાંઈ એવા ગુરુવારીને એવી તકલીફ આપવાની જરૂર નથી, બધું થયા કરે. પણ આવી રીતે આપણે કરીએ છીએ, ગરીબ ભક્તો સ્વામી પાસે કે સ્વામી મારે બાયપાસ કરવાનું, સ્વામી કે મૂંઝામાં જો મેં કરાવ્યું છે, એમ કે છાતી પોડી કરી નાખી અને કાપો દેખાડજો, સ્વામી કે જો મેં મેં કરાવ્યું છે એમાં કંઈ ના થાય કે, પેલો તો બીજા ઓહો શું થયું બાર. પણ આવા નાના નાના દુઃખ માટે આપણે સ્વામી પાસે પહોંચી જઈએ, આવા ભક્તો પણ સત્સંગમાં છે કોઈ જ ફિકર નહીં, ચેલેન્જ ગમે તેવું દુઃખ ભગવાનને સંત ના મૂકે, કશું જ નથી થવાનું એમની ઈચ્છાથી. સંતોએ બહુ જ કીધું તોય સ્વામી પાસે તો ના જ આવ્યા, સંતોએ સ્વામીને વાત કરી, અમદાવાદ મંદિરના સંતો, સ્વામી આપણે એક હરિભક્ત કાર્ય છે ને આવું દુઃખ છે, સ્વામી વાત સાંભળીને સ્વામી કેને બોલાવો, મારે એની પાસેથી આ પ્રસંગ સાંભળવો છે. સંતો એમને બોલાવ્યા, એમણે કીધું સ્વામીને, સંતોને કે સ્વામી તમે શું કામ કીધું સ્વામીને, તકલીફ શું આપવાની જરૂર, કે ના ના સ્વામીએ બોલાવ્યા. અને સ્વામીએ આવ્યા, સ્વામી કે બધા પતી જાય પછી તમે આવો શાંતિથી, અંદર રૂમમાં લઈ ગયા. સ્વામી કે આખી વાત મને કહો, એ કે નાના સ્વામી કંઈ નથી, આવું તો થોડું થયા કરે. સ્વામી કે જો મારે સમય છે, મારે બધી જ વાત તમારા મોઢે સાંભળવી છે, તમે કરો. અને બધી જ વાત ભાસ્કરભાઈએ કરી, પણ કાંઈ ચહેરા ઉપર દુઃખ નહીં કે સ્વામી આવું થયું, રોદડા રોવાનું નહીં, સ્વામી આવું થયું ને આવું તો એ કરતું નહીં, આપણે તો અડધું તો એ કરતું ચાલતું હોય, સ્વામી આમ થયું ને આમ થયું ને આમ થયું ને. હવે એક તો આપણે નિયમ ના પાડ્યા હોય, આપણે શિક્ષાપત્રી લોપી હોય ને આપણે ખોટી બુદ્ધિ ચલાવી હોય એટલે દુઃખ ઊભું થયું હોય, અને પછી સ્વામી પાસે રડવા માટે આવે, એવું કાંઈ જ નહીં. અને સ્વામી આમ સાંભળતા સાંભળતા આમ ઢીલા થતા ગયા, ઇમોશનલ થવા માંડ્યા, અને આખો પ્રસંગ પત્યો, અને સ્વામી આમ લિટરલી આંખમાં જળઝડી આવી ગયા, આમ ગાતરિયાથી આંખ લૂછવી પડીને એટલા બધા આવી ગયા. સ્વામી ક્યાંય આમ વિવેક સાગર સ્વામીની સામે જોઈને, સ્વામી કે આટલું દુઃખ છે પણ એની નિષ્ઠા તો જુઓ કે, આમ સ્વામી આમ બિરદાવી ગયા. અને પછી સ્વામીએ કીધું કે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, આજથી બધું દુઃખ ગયું. એમ કે હરિકૃષ્ણ મહારાજ બાજુમાં હતા, એમના બે પુષ્પ હતા, સ્વામીએ બે પુષ્પ હાથમાં આપ્યા અને સ્વામી કીધું કે જાઓ, મહારાજ બે મુક્ત અક્ષરધામમાંથી મોકલશે, દેવું પણ બધું પૂરું થઈ જશે અને ભૂતને દેવી દેવતા જે આવતા હશે ઘરમાંથી બધા ભાગી જશે, આશીર્વાદ છે. એ કે સ્વામી જેવી આપની મરજી, હું તો એ વખતે સુખી છું, અત્યારે સુખી છું, આપ જેમ રાખો એમ સુખી છીએ. એ બાર રૂમમાંથી ચાલ્યા, સ્વામી આમ જોઈ રહ્યા અને સ્વામી આમ આંખમાં ઝળઝળી આવી ગયા. સ્વામી વિવેકસાગર સ્વામી પાસે ફરી વખત બોલ્યા, સ્વામી કે આપણે નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. અને પછી તો બે પુષ્પ આપેલા અને હવે તો સુપર પાવર બેટલમાં આવી ગયા હતા ને, હવે તો આખા ઇશ્યુમાં સુપર પાવરની એન્ટ્રી હતી. એટલે પછી તો એ બે બધું બે પુષ્પ આપ્યા, બે છોકરા પણ છે એમને, દેવું પણ બધું પૂરું થઈ ગયું, ધંધો પણ સારો ચાલે છે, એકના બદલે બે મંડળની સેવા કરે છે. સ્વામી પાસે એમને આશીર્વાદ માગે એટલે એમના પત્નીને પણ સત્સંગ થયો, એ કાર્ય કરશે. એમના વૃદ્ધ પિતાને ભૂત દેખાવાનું બંધ થઈ ગયું, એ વળી ધામમાં ગયા. એટલે બધું સવડું પડી ગયું અને બહુ સુખે જીવે છે. એમનો આખો આ પ્રસંગ સંવાદ રૂપે હમણાં 4 વર્ષ પહેલાં અમે રાજકોટમાં આખો ભજ્યો, આની પરથી આખો એક સંવાદ અમે લખાવડાયેલો એકદમ પ્રોફેશનલી, અને આખો સંવાદ ભજ્યો અને બાપાની હાજરીમાં આ સંવાદ ભજવાયો. ભાસ્કરભાઈને અમે હાજર રાખેલા અને સંવાદ પત્યા પછી ભાસ્કરભાઈને મંચ ઉપર બોલાવ્યા અને મંચ ઉપરથી 10,000 માણસની હાજરીમાં બોલ્યા કે આ મારા જીવનનો જ પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મારાના આશીર્વાદથી તો હું સુખી જ છું. એટલે બધાને આમ પ્રતીતિ આવે કે આવા ભક્તો છે. તો જો મહારાજના વખતમાં આવી સર્વોપરીપણાની સમજણ હરિભક્તોને હતી એવી આજે પણ આપણને દેખાય છે, તો આ એક દ્રષ્ટિકોણ કે જેવો ભક્ત સમાજ મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જબરજસ્ત નિષ્ઠાવાન દેખાય છે, ત્યારે એક દ્રષ્ટિકોણથી પણ આપણે મૂલવી શકીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રી હરિ વાત કરતા કહું, સરદારમાં શ્રી હરિ વાત કરતા કહું, હું સદાય ભક્તને આધીન છું, હું સદાય ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાંથી કરોડ ગણી પ્રીતિ કરું છું. આપણે કાલાવાલા કરીએ છીએ પણ મહારાજ કરોડ ગણી પ્રીતિ કરે. હવે આ પ્રીતિ જેવી તેવી નથી, ઓલા છોકરા છોકરી ભેગા થઈને પ્રીતિ કરે એ પ્રીતિ નથી, એ તો દૈહિક છે. અને ક્યાંય આજે લગ્ન કરે કાલે છૂટો છેડે, આ પ્રીતિ કહેવાય? જો ભગવાનની પ્રીતિ કેવી છે. અને ભગવાન સર્વોપરી ભગવાન, એમની પ્રીતિ જેવી તેવી ના હોય. એટલે મહારાજે કહું, હું સદા ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં કરોડ ગણી પ્રીતિ કરું છું. હવે આ લોકોનો તો એક એક જરાક પ્રીતિ હોય તો નાચી ઉઠે, છોકરા છોકરી નાચ ગાન કરે, એટલે અને પછી સાંજે ધડાકો થઈ જાય. અને શ્રીજી મહારાજની પ્રીતિ, એક તો ભગવાન છે સર્વોપરી ભગવાન, એમની ખાલી પ્રીતિ કહે ને, કરો ઘણી પ્રીતિને ખાલી પ્રીતિ કહે તો એ કેટલું આવી જાય અંદર. તો જો આપણે આ કરવા જેવું છે, બીજા કોઈની પ્રીતિ તમારા વિશે હોય ભલે હોય, પણ તમારે ભગવાન વિશે જ પ્રીતિ કરવાની. કેટલું ફળ છે, કેટલું ફળ છે, જેવી તે વાત નથી, કરોડ ગણી પ્રીતિ. અને ભગવાનની પ્રીતિ એ હાલે હાલે ચાલે નહીં, અચળ રહે, એ પ્રીતિ પ્રાપ્ત કરવાની. સુંદર ઉત્તર છે, કરોડની પ્રીતિ પ્રાપ્ત કરીએ, કોઈની જરૂર ના પડે, દુનિયામાં બ્રહ્માંડમાં કોઈની જરૂર ના પડે, ભગવાનની પ્રીતિ થઈ તો કેટલી મોટી વાત છે. એટલે આપણે આ કરવાનું છે, કરી રહ્યા છે, પણ દ્રઢપણે પ્રીતિ કરવાની ભગવાનનું. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, હું અક્ષર છું અને ભગવાનનો દાસ છું એ આ રીતે કરવાને. બીજું કોઈ મંત્ર જંત્ર તંત્ર કંઈ કામમાં નહીં આવે. આ એક જ આપણા માટે સત્સંગી, બીજા તો જે હોય તે ચાલતો, પણ આપણે સત્સંગી છીએ. અને આવી ડીલ લેવા જેવી છે કે નહીં? બીજા બધા મારા ફર તમે બધા વેપારી છો ઘણા બધા, અને આમાં તો સમજણ પડે એટલે આ રીતે આપણે કરવું. જે સ્વામી યોગી આપણે કહ્યું કે આજે અમે બોલીએ કાલે ફરી ના જઈએ એવું ના કહે. આપણે આ કરવું છે, આ માર્ગે જવું જ છે. ભગવાન કરોડ ગણી પ્રીતિ કરે છે, ગજબની વાત છે. આજે સમજાય ને, આટલું સમજાય, બીજી કાંઈ જરૂર ના પડે. મોક્ષ થઈ ગયો તમારે, એટલી બધી જોરદાર વાત છે. હું સદા ભક્તને આધીન છું, જે મારે છે પ્રીતિ કરે છે, તમે કરોડ ગણી પ્રીતિ કરું છું. નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. અને જે આ ખરેખર જો મહારાજમાં વિશ્વાસ હોય તો શ્રીજીમાં સાચા બોલા છે. ભગવાન પછી સાચા બોલા મનાય તો આ કેટલી મોટી વાત કહેવાય, કેટલી મોટી વાત. કરોડ ગણી પ્રીતિ આ લોકમાં કોઈ સગાવાલા ગમે હોય તો કરોડ ગણી પ્રીતિ, બે બમણું પ્રીતિ હોય ત્રણ ગણી પ્રીતિ, પણ કરોડ ગણી પ્રીતિ અને ભગવાનની પ્રીતિ શુદ્ધ શુદ્ધ ભાવ, એમાં કોઈ ગાલમેલ નહીં, એકદમ પ્યોર, એમાં મુખમાંથી નીકળ્યું એ રીતે પ્રીતિ થાય છે. એટલે આપણે આ બધી આ સોદો કરવા જેવો છે ખરેખર. આ સોદો ના કરીએ તો આપણે કાંઈ કર્યું નથી. આ જન્મ લઈને બધું બધું ખાય પી એ આ પ્રીતિ કરવા જેવી છે ખરેખર. ઘટપુરમાં શ્રી કે જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. છેદ આમાંય દેખાય, થોડોક બુદ્ધિશાળી હોય, જરાક બુદ્ધિ હોય, દેખ ચોખ્ખું દેખાય કે ઓલા બધા વિષય માટે જ બધા પ્રયત્નો હોય વિષય, અને આત્મા માટે પ્રીતિ જે કંઈ કરે આત્મા માટે જ કરે છે, તો ચોખ્ખું દેખાય છે. અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ, મહારાજ કે અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. જે સારા સારાની પાછળ આપણે ચાલીએ તો ભલું થાય, અને સારા ના હોય અને જગતની વાતમાં રસ ધરાવતો હોય એની પાછળ ચાલીએ તો એવા જ થઈ ગયા આપણે. તો મહારાજ કહે કે અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. જો શ્રીજી મહારાજ આઉટ રાઈટ કહે છે મોક્ષને માર્ગે ચાલે, અને તમે પણ અમારી પાછળ પાછળ ચાલ્યા આવો. જે કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે, જો એમને કંઈ કામ ના આવે મોક્ષ માર્ગે ચાલીએ, પણ નીતિ નિયમ જોઈએ આપણે. એમને પ્રીતિ કહે એ ટકે નહીં, ક્યાંય ઉડી જાય અને આપણે ઉડી જઈએ. પણ નીતિ નિયમમાં રહીને મોક્ષે માર્ગે ચાલે એનું કામ છે. અને નીતિ નિયમ આવે સાધારણ છે. આજે સત્સંગની વાત સમજાવી હોય તો એને સામાન્ય લાગે નીતિ નિયમ, કાંઈ જરૂર ના પડે બધી લપ્પન છપ્પન કર. સીધે સીધી એ મહારાજે આપેલા નિયમ છે એમાં વર્તીએ. જે કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે છે તેની સાથે અમે હેત પીત કરીએ છીએ. કરોડ ઘણી પીતી એમને નથી થતી. આ નીતિ નિયમમાં રહીને તમે ચાલ્યા જાઓ તો મારે કે કરોડ ઘણી પીતી સામે આપે છે. એટલે આપણે કરવા જેવી છે, આ ડીલ, આ સોદો કરવા જેવો છે. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, આ મેળ્યું મળી છે ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે, ઇત્યાદિક મનુષ્ય દેહને ફળ નથી, તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. જો આ ખાવ સારું સારું ખાવાનું મળે એ બધું વિમુખને મળે છે, એમાં કંઈ નવી નથી. એટલે પણ સારાનો સંગ અને સ્વભાવ ટળે એ મનુષ્ય દેહનું ફળ છે. સારાનો સંગ આપણને મળ્યું છે પણ બીજાને તો મહા દુર્લભ છે સારાનો સંગ. અને સારાનો સંગ અહીં સ્વામી કહે છે, મહારાજ સ્વામીનું મૂર્તિમાં જોડાયેલ હોય એ સારાનો સંગ. અને એને લીધે બધા જે કોઈ એમની નિષ્ઠા ધરાવે એ બધા સારાનો સંગ કહેવાય, બાકી બીજું નહીં. બીજું તો ગમે એટલું હોય, સારું દેખાય, ભવ્ય દેખાય, પણ એ સારું ન કહેવાય. મારા સ્વામીનો સંબંધવાળા હોય બધા એ સારાનો સંગ કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી, એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું. એક કંટાળી જવાય, એટલે મહારાજે ફરતું ફરતું કરવું. પણ કરવું તો ખરું, ભગવાન સંબંધિત બધું કરવું. ફરતું ફરતું એટલે જઈને પછી આપણા સ્વભાવ પ્રમાણે બધી ક્રિયા કરીએ એવું નહીં. ફરતું ફરતું કરવું એટલે કે ભગવાન સંબંધી જ બધું થાય. એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું તે શું છે? કથા વાર્તા સાંભળવી, વાંચવું, ધ્યાન કરવું, નામ રટન કરવું, એ અધિકમાં થાક લાગે તો બીજું કરવું. નિકર મૂંઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે. એટલે ભગવાન સંબંધી જ બધી વાત કરી કે ફરતું ફરતું કરું એટલે આજ કસાળતા સાંભળવી, પછી એમાં વાંચવું, પછી ધ્યાન કરવું, નામ રટન કરવું, એ અધિકમાં થાક લાગે તો બીજું કરવું. એ અધિક થાકે એટલે બીજું બધું દેહની ક્રિયાની એ તો બધું સહેજ થાય છે જ, એને લેવા દેવા નથી. પણ ફરતું ફરતું કરવું એટલે ભગવાન સંબંધી જ મનમાં રહેવું જોઈએ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, સંતનો મહિમા કયો છે? આવા સાધુના દર્શન કરે ભગવાનના દર્શન ફળ થાય છે. ભગવાન પૂર્ણ પુરુષમ નારાયણ પરથી પર એને તોલે કોઈ ના આવે, પણ સાધુના દર્શન કરેથી આ ભગવાનના દર્શન થાય એવું ફળ મળે છે. આપણે અક્ષરથી પર થઈ શકતા નથી. અક્ષર ગમે એટલું કરો પણ તો મહારાજની વાત તો ક્યાં રહી. પણ સાધુના દર્શન કરે એટલે ભગવાનના દર્શન તુલ્ય ગણાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સંતનો મહિમા કહેવો છે. આવા સાધુના દર્શન કરે ભગવાનના દર્શન ફળ થાય છે, ને તેની સેવા કરે ભગવાનની સેવા કરે એનું ફળ થાય છે. તેની સેવા કરે બધું

સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી છે, ને આપણે તો સેવા આપણે તેવા સાથે હિત થયું છે, માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. આપણે પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજનો સંગ થયો એટલે આપણા તો પુણ્યનો પાર ન કહેવાય. પણ ઢગલાબંધ પુણ્ય થાય એટલે એની ગણતી ના થાય, આપણે તો પુણ્યનો પાર જ ના કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી છે, કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાળવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિ ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું છે, એ સર્વે દેહનો વ્યવહાર છે, તે કરવું જોઈએ. પણ કરવાનું તો બીજું છે, આ તો બધું કરવાનું છે. બધી ક્રિયાઓ થાય, બધું કરવું જ પડે, એના વિના છૂટકો નહીં. એટલે મંદિરમાં સાફસફાઈ ના કરે કોઈ, આપણે બધા ભગવાનમાં જોડાઈને સાફ એ રીતે બધું કરવું પડે. પણ મારા જે કહું, યોગી અરે ગુણાત્યાન સ્વામી કહ્યું કે કરવા તો બીજું જ છે, આ ભલે બધું કરવું પડે, કરવાનું જ છે, પણ કરવાનું જુદું છે. તે શું છે? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસનાને જ્ઞાન શીખવું. સ્વામી શું કહ્યું? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી અને ઉપાસનાને જ્ઞાન શીખવું. ઉપાસન જ્ઞાન શીખવું, એમાં બધું આવી ગયું. ઉપાસન જ્ઞાન શીખવાનું, સત્સંગ કુસંગ ઓળખવું, એ ખાસ, એ આપણે ખાસ જે મારી વાત કરે, હિંમત રહી વાત કરે અને એનો સંગ કરવો જ નહીં, એ તમને ક્યાંય ને ક્યાંય લઈ જાય. પણ આપણે ગમ પડતી નથી, ગમે એનો સંગ કરીએ, મોરી વાત કરે, વળની વાત કરે, બધાનો સંગ કરીએ અને બધું જીવન બગડે છે. ત્યાં ખાસ ઓળખવાનું છે, સત્સંગ કુસંગ ઓળખવો અને સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો. સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો. સત્સંગથી બહાર પડે એ તો કમ ભાગ્ય કહેવાય, સત્સંગમાં અંદર રહેવાનું. એટલે સત્સંગમાં સત્સંગ ભાવ દ્રઢ કરવો, સત્સંગમાં રહેવાય એવો દ્રઢ પાયો કરવો, ઇત્યાદિ કરવાનું છે તે કરવું. અને મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર થાય છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે. જે કરવાનું છે એમાં અટકે છે. દેહ ભાવ છે અને આપણે પૂર્વે અનંત જન્મથી આ ટેવ પાડી છે, એટલે સહેજે દેહભાવમાં રાચીએ છીએ. અને મનુષ્યને જે જે કરવાનું કહીએ તે કરવાનું સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તેમાં અટકે છે. પણ જ્ઞાન વિના સર્વે કાચું છે, જ્ઞાન વિના સર્વે કાચું છે. એટલે જ્ઞાન એટલે એવી સમજણ કરવી કે આ બધા સત્સંગમાં રહેવાય અને આ સત્સંગ પાયો દ્રઢ થાય, અને સત્સંગ સિવાય કોઈ બીજી વાત નહીં, એવો પાયો દ્રઢ કરવાનો, એ જ્ઞાન છે. જ્ઞાન આપણે બકી જઈએ એ જ્ઞાન ના કહેવાય, બધું પોથીમાંના રીંગણા એ જ્ઞાન નહીં. જ્ઞાન તો તમને સત્સંગમાં રાખે, સત્સંગ અચળ પાયો દ્રઢ કરાવે, એ જ જ્ઞાન છે. બીજું બધું જ્ઞાન છે એ અજ્ઞાન છે. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે. જો મારે અંતરમાં ખોટા

0: પાઠ થાય તે જ્ઞાનની કસર છે. જ્ઞાન છે પણ કસર કઈ, એટલે આપણે ખોટા ઘાટ થાય એ જાણી લેવું કે આ જ્ઞાનની કસર છે, અને દ્રઢ કરવું જ્ઞાન. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને મારા જ પૂછતા જે એને કયા સાધુ સાથે હેત છે અને કયા સાધુ પાસે ઉઠક બેઠક છે એમ તપાસ કરવાનું કહેતા. મહારાજે ઘણો બધો ખટકો રાખતા અને કયા સાધુ સાથે ઉઠ બેસશે એ મારા ધ્યાન રાખતા, કેમકે એમાં બધું બગડે, આખું જીવન બગડે. જો આ બે જૂનાગઢ ગયા અને પછી તે એક બંનેને દર્શન કરવાના હતા ગુણાતન સ્વામીને, પણ એ કંઈ એને રસ પાયું, આ પાયું, અને પછી કે આ દૂધ આ દૂરથી દર્શન કર્યા, આ જો આ સ્વામી છે, પણ પાસે ના જવા દીધા. અને બીજા તો સડસડાટ સ્વામી પાસે ગયા અને સ્વામીના દર્શન કર્યા. સ્વામી પૂછ્યું કે આ તો બે જણા આવ્યા હતા, બીજો ક્યાં છે? તો કે તો સરભરામાં પડી ગયા છે. તો કે ગયો ગયો ગયો ત્રણ વાર, કે જો આટલામાં ઠેઠ ક્યાં સુધી આવ્યા, પણ આટલામાં અટકી ગયા. એટલે આ બધે ધ્યાન રાખવાનું, બહુ ધ્યાન રાખવાનું, ઉઠક બેઠક કોની સાથે છે એ તો ધ્યાન ના રાખે તો જીવન બગડે. આખું સત્સંગ આપણે સત્સંગને દોષ દઈએ એ ના ચાલે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ, બકરા ગાયો ભેંસુને ઊંઠ એ સરે વાળામાં રહે, પણ વાઘ હોય તે વાળામાં પુરાય નહીં. ત્યાં મોક્ષ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહીં એમ મહારાજ કહેતા. જો શાસ્ત્રીમાં આખું જીવન જોઈએ તો બાળપણથી જ કોઈમાં બંધાયા નહીં, અને મોટા મોટા ધુરંધર વ્યારેલાલજી મહારાજમાં બંધાયા નહીં, કોઠારીમાં બંધ ગુરદાસ કોઠારી હતા એમાં બંધાયા નહીં. બધું જાણે ખરા, બધાને આદર આપે, નમસ્કાર કરે, બધું વાંચા છે, પણ બંધાયા નહીં કોઈમાં. બંધાયા તો એક પ્રાગજી ભગતમાં બંધાયા, ત્યાં ગાળું એમને અટક્યું. બીજે બધેથી છૂટી છૂટી દોર, અને પછી બંધાય પ્રાગજી ભગતમાં બંધાયા. અને પ્રાગજી ભગત તે વખતે તો કોઈ વેલ્યુ નહીં, એ તે દરજી કહેવાય, અને આ સ્વામી તો પાટીદાર ઊંચકુળના. અને આમ જોવા જઈએ તો એ કોઈ રીતે, અને બધા કરતા હતા જ, હળદૂત કરતા હતા પ્રાગજી ભગત, પણ તે શાસ્ત્રી મહારાજ એમાં બંધાયા, જે કોઈ રીતે બંધાય નહીં, બધાથી તિરસ્કૃત થાય. જેનું અપમાન થતું હોય એની સાથે કોઈ ઊભા રહે, પણ શાસ્ત્રીમાં ઊભા રહ્યા. અને એ ઓળખી ગયા પ્રાગજી ભગતે, ખરેખર ઓળખી ગયા, એટલે એમાં બંધાયા. અને બીજા બધા તો દ્રોહ કરતા હતા, આડું અવળું બોલતા હતા, પણ બકરા ગાયો ભેંસુને ઊઠે સરે વાળામાં રહે, પણ વાઘ હોય તે વાળામાં પુરાય નહીં. તેમ મુમુક્ષ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહીં એમ મહારાજ કહેતા. અને મહારાજ બિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી, ને આજ પણ તે જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજમાં જે આપણને સમાગમ સમાગમ એટલે ગમાગમની સમાગમ, સાથે બેઠા એટલે સમાગમ ના કહેવાય. વાતો સાંભળવી, જીવમાં ઉતારવી એ સમાગમ કહેવાય. માટે બુદ્ધિ તો એટલી જ જે મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહીં. મોક્ષના કામમાં આવે એટલી જ બુદ્ધિ, બાકી બીજી બધી બુદ્ધિ બધી બુદ્ધિ કુબુદ્ધિ કહેવાય. સ્વામી કે ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા. માટે બુદ્ધિ તો એટલી જ જે મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે એટલી જ બુદ્ધિ. તો આ મોક્ષના કામમાં આવે, મોટા પુરુષ પાસે શીખે પણ મોક્ષના કામમાં ના આવે તે પણ મોટા પુરુષ એ મોક્ષને માર્ગે જ લઈ જાય. એટલે ગમે એમ તેમ મોક્ષ મોટા પુરુષ સાથે ખાલી સાથે સંગ કરે તો એ મોક્ષને માર્ગે તમને ચડાવી દે. તે માર્ગ કરતા જે નાથ ભક્ત બુદ્ધિવાળા ને દિવાનજી મૂર્ખ છે. મહારાજે સ્વામી સીધી વાત કરી, નાથ નાથ ભગત બુદ્ધિવાળા અને દિવાનજી આખા ત્રણ સ્ટેટના રાજ કરતા, ત્રણ સ્ટેટ સિંધિયા ગાયકર હોલકર, પણ તો મહારાજે એની બુદ્ધિ બુદ્ધિવાળો નથી એવું કહી દીધું. દિવાનજી મૂર્ખ છે, બુદ્ધિવાળો નહીં, બુદ્ધિવાળો પણ મૂર્ખ. આવો એમાં ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધર્યો તો પણ બગડેલો જ છે, તેમાં કાંઈ સાર નથી. તે પર સુરતના ખાડા દસ્તાન દીધી, વિચારવા જેવું જ નથી એ વાત. એટલું બધું ગંદુ બગાડે. એટલે મહારાજ કે વ્યવહાર તો તાજખાના જેવો છે, એ સુધરેલું છે તો બગડેલું જ છે, એમાં કાંઈ સુધારવાનું નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. 14 લોકનું બ્રહ માંડ છે, એક એકથી અધિક વિષય ત્યાં છે. એમ પ્રકૃતિ પુરુષના લોક સુધી વિષયનું સામ્રાજ્ય છે. એ બધા વિષયોનું બધા વિષયોનું ઝેર સમાન છે. એ બધા વિષયોને ઝેર સમાન જાણે ને તેનો ત્યાગ કરે, જીવ પ્રાણી માત્રને વિષય સાથે પરમ મિત્રતા છે. આ તો અનુભવ છે આપણે બધા. એક વિષય બાજુ મન દોડે, ભગવાનને વિષય બે હોય તો એ વિષયમાં મન દોડે. જીવ પ્રાણી માત્રને વિષય સાથે પરમ મિત્રતા છે, પણ વિષયને સાચે સાચા શત્રુ જાણી તેનો ત્યાગ કરે ને અમારો આશ્રય કરે તે માયા તજીને અમારા ધામને પામે છે. સાચું વિષય તો છે એની ના નથી, પણ એમાંથી વૃત્તિ ખસેડીને ભગવાનમાં વૃત્તિ રાખે પણ વિષયને સાચા શત્રુ જાણી તેનો ત્યાગ, શત્રુ જાણીને ત્યાગ કરે. એમને ઉપર ઉપરથી નહીં તો પાછા વર્ગ, પણ શત્રુ જાણીને, કોઈ આપણો શત્રુ હોય તો એને નામ સાંભળે અથવા કોઈક નામ દે તો એ ખાર ચડે છે, શું કરી નાખીએ. એ તો વિષયને શત્રુ જાણે એટલે કેટલો બધો તિરસ્કાર. ભગવાનના માર્ગમાં આવી રીતે વિષયને શત્રુ જાણી અને અમારો આશ્રય કરે.
1: તે માયા ત્યજીને અમારા ધામને પામે છે.
0: ભગવાન
1: આપણી વૃત્તિ વિષયમાં છે, બધા આનંદ અનંત બ્રહ્માંડોના આનંદ જીવના બધાની વૃત્તિ વિશેષ વિષય ને ભગવાન બે વસ્તુ છે. તો ભગવાન વિષયને ત્યજીને અને ભગવાનનો આશ્રય કરે તે ભગવાનના ધામને પામે છે. આશ્રય એટલે આપણે બધા સત્સંગી છીએ, આપણને વિષય છે પણ વિષય આપણને નડે નહીં, ભગવાનનો આશ્રય છે એટલે નડે નહીં, દખલ ના કરે. પણ વિષયથી ચેતતા રહેવું એ તો વાત કે વિષય બાજુ વૃત્તિ જાય એટલે ભગવાનમાંથી વૃત્તિ ઓછી થાય. અને આપણે તો ભગવાનને પામવા છે અને વિષય ક્યાં વચ્ચે આવી ગયા, એટલે એને સતત ત્યાગ કરીને પણ એ બહુ મોટી વાત છે. કુસ્તી જ છે ભગવાન અને વિષય, એ બેને જો બેલેન્સમાં રાખે તો કામ થાય, ભગવાનના ધામને પામે. પણ એ બેલેન્સ રહેતું નથી, વિષય બાજુ ખૂબ ખેંચાણ થાય છે. વિષય વાસનાને કારણે લક 84માં જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકના દુઃખ ભોગ્યા છે. બહુ મોટી વાત છે, સામાન્ય નથી કે વિષયને ત્યાગી દઈએ. પણ ભગવાનનો આશ્રય હોય એ ગમે એમ કુસ્તી કરીને વિષયને દૂર કરીને ભગવાનનો આશ્રય ધડક કરતા જાય એમ ભગવાનના ધામને પામ્યું જાય. વિષય વાસનાને કારણે લક 84માં જીવ અનંતવાર જન્મ્યો છે. વિષય વાસનાને લીધે જ આપણે જે અનંત જન્મ થયા છે એનું જ કારણ છે. જન્મ કારણ વિષય વાસના એ આપણને ખેંચી લાવે, પાછો ગ્રાઉન્ડ ઉપર લઈ આવે. તમે જ્ઞાનથી ભગવાનના આશ્રયથી ઉપર ચઢવા જતા હો પણ વિષય વાસના તમને ખેંચી લાવે નીચે. વિષય વાસનાને કારણે લક 84માં જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકમાં દુઃખ ભોગ્યા છે. આપણને તો મજા પડે, નરકના દુઃખ જેવું લાગતું જ નથી, એટલે એમાંથી છૂટાતું નથી. એ વાસનાને કારણે વારંવાર મનુષ્યને લક 84 તો જે ભગવાનનો આશ્રય ના કરે એને તો લક 84માંથી લખી જ છે. લક 84 એટલે કેટલી મોટી સજા. આપણે 25 મીણા ચડાવીએ, એકડા ઉપર 25 મીણા ચડાવીએ, એટલા વર્ષ જાય ત્યારે એક લક 84 પૂરી થાય. હવે ત્યાં એક વર્ષ કાઢવું કેટલું અઘરું પડે છે. અને એટલે એક મીણું ચડાવીએ, ધારો કે તમારે કંઈ પ્રોપર્ટી છે કંઈ છે, એક મીણું ચડાવીએ તો 10 ગણું થાય, બીજું મીણું ચડાવીએ તો 100 ગણું થાય, ત્રીજું મીણું ચડાવીએ 1000 ગણું થાય. એટલે એક જ જરાક સ્લીપ મારે ને તો એક મીણું ચડી જાય તો કેટલા 10 ગણું તમારે ભોગવવું પડે. તો મહારાજે કહ્યું કે લક વાસનાને કારણે લક્ષ જે અનંતવાર જન્મ્યો છે અને નરકમાં નરકના દુઃખ ભોગ્યા છે, છતાંય તેનો અભાવ થતો નથી. મહારાજને આ જ પ્રશ્ન છે કે તું મારી સાથે જોડાયો છે અને ક્યાં વિષયમાં ખેંચાયો છે. એટલે મહારાજને પણ કેટલું કષ્ટ વેઠું છે. જો આપણે ક્યાં નરકના કીડા જેવા અને ક્યાં ભગવાન પૂર્ણપુરુષમ નારાયણ આનંદ મુક્તો હાથ જોડીને રહ્યા છે ભગવાનની આગળ. અને એક એક મુક્ત તો કેટલું અનંત બ્રહ્માંડનું અનંત બ્રહ્માંડનું સંચાલન કરે છે એક એક મુક્ત. એવા અનંત મુક્તો છે એ બધા ભગવાનને હાથ જોડીને રહ્યા છે. તો ભગવાન કેવા, તો એવા ભગવાન આપણને મળ્યા છે, છતાંય આપણે બીજી બાજુ ખેંચાઈએ, વિષયમાં ખેંચાઈએ. એટલે મહારાજને એ દુઃખ છે કે તમે મારો આશરો કર્યો છે, છતાંય ક્યાં જાઓ છો, રવાડે ચડી ગયા છે. છતાંય નરકના દુઃખ ભોગ્યા છે, છતાંય તેનો અભાવ થતો નથી. સાચા સંત મળે ત્યારે જમના બંધનથી તથા વિષયના બંધનથી છોડાવે છે. ભગવાન સંત મળ્યા એ આ બંધનથી છોડાવે છે. પણ તોય જો વિષય વાસના રહે તો જન્મ વારે વારે લેવું પડે. તો આ બધા દુઃખ જાણીને બીજો જન્મ લેવો છે, લેવો જ છે, લેવો જ છે. એને એ તો વિષયનું કામ કર્યા કરે. આપણે ભગવાનનો આશ્રય પડ્યા છે એટલે આપણને લાગે છે આપણે સેફ, સહી સલામત છે. પણ વિષય વર ગયા છે. મહારાજે કહ્યું મનીષ દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યારો છે. સત્સંગી વાત બીજાની તો વાત જ નથી, એ તો ક્યાંય લક્ચોરાસીમાં આનંદવાર ભટકે. પણ સત્સંગી થયા અને એમાં શ્રીજી મહારાજનો આશરો થયો, ભગવાન બહુ મોટી વાત. ભગવાનનો આશરો ક્યારે મળે જ નહીં આપણને, પણ એ મળ્યો છે. તો હવે એ મનુષ્યને પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી, આ મનુષ્યદેહ પામીને અને આ બધું દુઃખ જાણ્યું છે તમે, પણ એમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યારો છે. પોતે પોતાના આત્માને હત્યા કરે. ટૂંકમાં ચોરાસીમાં ફર્યા જ કરે. શ્વાન અને ભૂંડળાથી, શ્વાન અને ભૂંડળાની પેટે વિષયમાં જીવને રાગ રહ્યો છે. સાચા સંત ધન્વંતરી વૈદ્ય છે, તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. કારણ સંત પોતે વિષયમાંથી છૂટેલા છે, તેથી તેમની વાત જીવને માન્યામાં આવે છે. આપણે તો કેટલા મોટા ભાગ્ય, ક્યાં શ્રીજી મહારાજ, ક્યાં પ્રમુખ સ્વામી, ક્યાં યોગી અપન શાસ્ત્રી મહારાજ, ક્યાં કેટલો અંતર પડે છે. પણ તોય એ મહારાજ આપણી વચ્ચે રહ્યા છે, વચ્ચે, અને આપણને સુખ આપવા માટે અને ધામને, પોતાના ધામને પમાડે માટે રહ્યા છે. મનુષ્યદેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યા. શ્વાન અને ભૂંડળાની પેઠે વિષયમાં જીવને રાગ રહ્યો છે.
0: કેવું શ્વાન અને ભૂંડળા ને કેવા પ્રાણી છે, એની જેમ મને આપણે વિષયમાં લબડાયા છે, વિષયમાં ખરડાયા છે અને એમાંથી છૂટવાનો પ્રયત્ન કરતો નથી. શ્વાન ભૂંડળાની પેઠે વિષયમાં જીવને રાગ રહે. સાચા સંત ધન્વંતરી વૈદ છે. ધન્વંતરી એ તો બધા વૈદોનો વૈદ એ છે, અને એ સાચા સંત છે. એટલે એ આપણે વિષયમાંથી છોડાવે છે. વિષયરૂપી આપણને ઝેર ચડ્યો છે, વિષયરૂપી વાસના છે, એ બધું અવરે માર્ગે આપણે ચલાવે છે. એ બધામાંથી નિવૃત્ત કરીને આપણને ભગવાન પોતાના ધામને પમાડે છે. સાચા સંત ધન્વંતરી વૈદ છે તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. આ જન્મનો રોગ તો અસાધ્ય કોઈ તો ટળે એમ નથી. ભગવાન શ્રીજી મહારાજ મળ્યા તો જ આ ટળે, બાકી ટળે જ નહીં. 84થી છૂટવાનો કોઈ ઉપાય નથી. સાચા સંત ધન્વંતરી વૈદ છે તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. ગુણાધિકાર સ્વામી પણ કહ્યું, અમને તો એક જન્મનો રોગ ટાળતા હોય, બીજું કંઈ આવડતું નથી. પંચ વિષયની આસક્તિને લીધે જીવ લક 84 ભમે છે, ગર્ભવાસ ને જમપુરીનું દુઃખ પામે છે. તેને સુખ તો ક્યાંય મળતું નથી. સુખ ભગવાનના ભક્તો સંતોને મળ્યું છે, એ બળભાગી છે. તેને પણ ભગવાન વિના જેટલું કાંઈ ચિંતન થાય તેટલું તેનામાં કુસંગ ભર્યું જાણો. હવે ભગવાન મળ્યા આપણે બધું ગમે એટલું બધું કરીએ વાંધો નથી. તમે જો પર્વતભાઈ ને ગુરુધનભાઈ દાદા ખાચર એ સંસારમાં જ હતા, બધું કરતા, ખેતી કરતા, અને તો અનાશક્ત હતા, વિષયમાં જોડાયા નથી. એમનું જોડાણ તો ભગવાનમાં જ હતો. તો ભગવાનમાં એટલે આપણે પણ થઈ શકે જો પણ કરવું હોય તો, કરવું હોય તો થઈ શકે. ત્રીસમાં એમાં વૃત્તિ પલટાય અને અંતર્વૃત્તિ થાય, બધું થઈ જાય અને લાખ હજારો હરિભક્તો એકાંતિક ભક્તો આ સુખ ભોગવ્યું છે, ભોગવી રહ્યા છે, તે ખોટો નથી. એટલે વૃત્તિમાં પાંચમાં વૃત્તિ ઉખેડીને ભગવાનમાં જોડાવા પ્રયત્ન કર્યા કરું. વિષયમાં જતું રહેશે વિષય તો ખેંચીને આપણે ભગવાનમાં જોડાવાનો પ્રયત્ન કરું. એ બળભાગી છે, તેને પણ ભગવાન વિના જેટલું કંઈ ચિંતન થાય છે તેટલું તેનામાં કુસંગ ભર્યો જાણવો. એટલે આપણે ભગવાન સિવાય બીજી કોઈ વાત આવે અને એમાં આપણે ભરી ગયા એટલો કુસંગ જાણવો. ભગવાન સિવાય બીજો ઘાટ ન ઉઠે ત્યાં સુધી સત્સંગ કરવો છે. જો સત્સંગની અવધિ ક્યાં સુધી, જ્યાં સુધી ભગવાનનો વૃત્તિ ભગવાનનો ઘાટ થયા જ કરે ત્યાં સુધી આપણે વર્ગેલું છે ત્યાં સુધી સત્સંગ કરવાનો છે. સત્સંગ અને મહારાજ કહ્યું ને કે એક તલ પણ બીજે ઈચ્છા વાસના રહે તો ભગવાન એ કુસંગ કહેવાય. તે કુસંગ આપણે કાઢવાનું છે. અને કુસંગ કાઢવા પહેલાં તો મનમાં રહેવું જોઈએ, મારે કુસંગ કાઢવો છે, આ બધા ભગવાન સિવાય બીજા બધા ઘાટ થાય છે એ કુસંગ છે, મારે એને કાઢવો જ છે, એવું ઈચ્છા રહે, પછી આગળ વાત ચાલે. ઈચ્છા જ ના હોય તો પછી ક્યાં કેટલું છેટવું પડે ભગવાનને. ભગવાન સિવાય બીજો ઘાટ ન ઉઠે ત્યાંથી સત્સંગ કરવો છે, ને એ જ ખરો સત્સંગ છે. બે વસ્તુ છે, ભગવાન ને વિષય. વિષયમાંથી સંપૂર્ણ મન ઉઠી જાય, સંપૂર્ણ લેશ પણ રહે નહીં, અને ભગવાનમાં જોડાય, એ કેટલો બળભાગી. એ દેવનો દેવ છે, બધું એમાં કાંઈ બાકી રહે નહીં. ઘુઘરારામાં શ્રી હરિસંતોને કહ્યું, કીર્તન ગાઓ, કારણ કે કથા વાર્તા કીર્તન જો મનમાં ધારે નહીં તો ત્રણેય એક સરખા જ છે. ધાર્યા વિના જીવને તો સમાસ્ત કરતા નહીં, ધારવું પડે. કોઈ પણ કાર્ય કરવું હોય ને એ ધાર્યું હોય તો થાય, પછી મન અડધું પડધું હોય, એ કામ પૂરું ના થાય ને સારું ના થાય અને બરકત ના આવે. કોઈ પણ કાર્ય કરવું હોય, જો ભણવાનું ભણ ધાર્યું હોય, મારે ભણવું જ છે, પછી આગળ વાત જલ્દી થાય. એટલે ઈચ્છાશક્તિ પ્રગટ કરવી, મારે ભણવું જ છે, મારે આ કાર્ય કરવું છે, તો એ તો બધું થશે, પણ ભગવાનમાં વૃત્તિ રાખવી બહુ કઠિન છે. તે ભગવાન એટલે મારે ભગવાનમાં મન રાખવું જ છે, એવું પહેલાં ગાઢ ઘડે, રાખવું જ છે, રાખવું છે, રાખવું છે, પછી આગળ કામ થાય. દુઃખ માત્ર વિષયમાં રહ્યા છે, પણ વિષયમાં દુઃખ દેખાતા નથી, ને દુઃખ આવી પડે તો પણ વિષયનો કોઈ દોષ લેતું નથી. એવો જીવનો વિપરીત મોહ છે. નાક, કાન, શિર અને ધન ખોળાવે તો પણ જીવ વિષયના વખાણ કરે છે, પણ તેની ઈશક છોડતો નથી. એટલે આ બે વસ્તુ છે, ભગવાનમાં જોડાવા માટે વિષયનો સંપૂર્ણ ત્યાગ, થોડુંક પણ હોય તો પાછું વર્ગ એ આવે. એટલે પાયા વિનાનું સોનાનું મકાન હોય કે સ્ફટિક મણીનું હોય તો પણ જેને જીવવાનો લોભ હોય તે તેમાં રહેવાની ઈચ્છા રાખે નહીં. તેમ આખા બ્રહ્માંડનો સુખ મળે તો પણ જેને જન્મરણનો ભય હોય તેને તે સુખ માત્ર કોટી વીંછીના ડંખ જેવું લાગે. ટૂંકમાં વિષય સાથે સંપૂર્ણ વેર કરું. આપણે તમે હરો છો, ફરો છો, બધું કરે તો બીજા ભક્તો એકાંતિક ભક્તો પણ કરતા, પણ વિષયમાં મન પરવાય નહીં, ભગવાનમાં જ પરવાય. એવું હોય તો જો પાણીમાં આપણે તરતા હોઈએ તો એ તરી ગયો, પણ ડૂબવાનું હોય તો ઘણા ઉપાય કરે તો એ ડૂબે. એટલે જેમ વિષયમાં ડૂબેલા છે પણ તરી શકાય ભગવાનના જ્ઞાનથી, ભગવાનની સેવાથી, ભગવાન સંબંધી બધી ક્રિયા કરે ભગવાન તો એ તરી શકે છે. સહજાન સ્વામી મહારાજ.

અવ્યાક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબિ લાવણ્ય તે જોમઈ કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદો અહો શ્રી સ્વામીના

जय। प्रमुख स्वामी महाराज नी जय। उठारी आओ। आ पारायण अंतर्गत अपने वचनामृतना आधारे ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં એક સામ્યતા, એ વિષય એક વાતો આપણે સમજી રહ્યા છીએ. એમાં ગઈકાલ આપણે જોયું કે ભગવાન સ્વામિનારાયણે આપણા સૌના આદર્શ માટે, આપણને સૌને પ્રેરણા આપવા માટે સાધક તરીકે પોતે જે ભૂમિકા ભજવી હતી, એવી જ એક ભૂમિકા આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પણ ભજવી છે. ત્યાર પછી આપણે એ પણ વાત સમજેલા કે શ્રીજી મહારાજ જેવા નિર્વિકારી અને નિર્વિષય હતા, એવા જ નિર્વિકારી અને નિર્વિષય આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. એ વાતો આપણે ગઈકાલે સમજેલા. વ્યક્તિત્વનું એક પાસું એ પણ છે કે શ્રીજી મહારાજના હૃદયમાં જેવી એક વિશાળ કલ્યાણ ભાવના હતી, એવી જ વિશાળ કલ્યાણ ભાવના એ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પણ છે. શ્રીજી મહારાજે પોતે વાત કરી છે કે અમે તો 100 કરોડ મનવાર લઈને આવ્યા છીએ અને એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે. એટલી વિશાળ કલ્યાણ ભાવના એ શ્રીજી મહારાજની હતી. મહારાજે પોતે કારણીના 5મા વચનામૃતમાં વાત કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે પોતાના જે પ્રેમી ભક્ત હોય તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને એ ભેડું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે. એટલે પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા એ ભગવાન અને સંતને પૃથ્વી પર પધાર્યાનો મુખ્ય હેતુ છે. પણ એ મુખ્ય હેતુને સર કરતા કરતા, એટલે કે એની સાથે સાથે પોતે ધર્મનું પણ સ્થાપન કરે છે. અને આ વાત પણ શ્રીજી મહારાજે કરી કે અસંખ્ય જીવનું પોતે કલ્યાણ પણ કરે છે. એ પૃથ્વી પર આવીને ભગવાન આવું મોટું કાર્ય કરે છે, એમ ભગવાનની આજ્ઞાથી સંત પણ પૃથ્વી પર પધારે છે, એ પણ આવું મોટું કાર્ય કરે છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા ધોરાજીમાં ભાદર નદીના કાંઠે પધાર્યા. મહારાજ પોતે માણકી ઘોડી ઉપર અસવાર હતા અને ઘોડી મહારાજે છેક નદીના કાંઠા સુધી લીધી. ભાદર તો બહુ પોળાપટવાળી નદી છે અને ચોમાસું હશે તે બંને કાંઠે વહેતી હતી. શ્રીજી મહારાજ આમ વહેતા નીર સામે આમ કરુણામય દ્રષ્ટિએ જોઈ રહ્યા. પોતે ઘોડા ઉપર જ બેઠેલા હતા. મુક્તાનંદ સ્વામી, અન્ય બીજા વડીલ સંતો, કાઠિયરી ભક્તો બધા આજુબાજુ બધા ઊભેલા અને બધાએ જોયું કે મહારાજ એકદમ કરુણામય દ્રષ્ટિએ ભાદર નદીના વહેતા નીર જોઈ રહ્યા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી. મહારાજ કે જેમ કોઈ આ લોકનો સાવકાર શેઠિયો હોય અને વાહન લઈને પરદેશ કમાવા માટે જાય તો અહીંથી વાહન ભરીને માલ લઈ જાય અને ત્યાં પછી એ બધો માલ વેપારીઓને આપે અને વળતું જહાજ પણ ભરેલું લઈને આવે. તે પહેલાં તો એ હીરા મોતી ઝવેરાતથી ભરવાનો પ્રયત્ન કરે, એમ કરતાં જગ્યા રહી એટલે સોનું રૂપું ચાંદી ભરે, એમ કરતાં જગ્યા રહી તો કિંમતી પથ્થર રહે, એમ કરતાં પણ જો જગ્યા રહી તો લોઢું લાકડું ભરે અને છેવટે જો એમ કરતાં પણ જગ્યા રહી તો પથ્થર લઈને પણ એકવાર આવે પણ જહાજ ખાલી લઈને પાછું જ આવે નહીં, કારણ કે આમે ફેરો તો થયો જ છે. આટલું દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજે વાત કરી. મહારાજ કે એમ અમે પણ આ સત્સંગરૂપી બહુ જ મોટું જહાજ લઈને પૃથ્વી ઉપર આવ્યા છે તો સૌ પ્રથમ તો આ ઉત્તમ મુમુક્ષુરૂપી માલ અમે ભરશું, એમ કરતાં જગ્યા વધશે એટલે મધ્યમ મુમુક્ષુરૂપી માલ ભરશું, એમ કરતાં પણ જો જગ્યા ખાલી રહેશે તો કનિષ્ઠ મુમુક્ષુરૂપી માલ ભરીને અક્ષરધામમાં લઈ જશું, પણ અમે જહાજ લઈને આવ્યા છે તે ખાલી પાછું નહીં લઈ જઈએ. એટલી વિશાળ કલ્યાણ ભાવના શ્રીજી મહારાજના હૃદયમાં છે. અને પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડ્યું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ ભાદર નદી ક્યાં સુધી વહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ નદી અરબી સમુદ્રને કચ્છની ખાડીએ મળે છે,
ત્યારે મહારાજ કે બસ મુક્તાનંદ સ્વામી, અમે પણ આજે સંકલ્પ કરીએ છીએ કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મારે એક જીવને નરકે જવા નથી દેવો. કેવો સંકલ્પ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે કર્યો છે કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મહારાજ કે હું એક જીવને નરકે નહીં જવા દઉં, આને આ જન્મે કાં તો એનું કલ્યાણ કરીશ, કાં તો બે જન્મે કરીને મારો સંતનો યોગ આપીને એને શુદ્ધ કરીશ, અને છેવટે બાકી ત્રણ જન્મે તો હું એને અક્ષરધામમાં લઈ જ જઈશ, પણ એક જીવને હું નરકે જવા નહીં દઉં. હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયો છું, તે મારું ઐશ્વર્ય સામર્થ્ય વાપરીને પણ હું જીવનું કલ્યાણ કરીશ. તો જો શ્રીજી મહારાજે આવો સંકલ્પ કર્યો કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મહારાજ કહે છે એક જીવને મારે નરકે નથી જવા દેવો, એટલે કે બધાનું કલ્યાણ કરવું છે. જો આવી એક વિશાળ કલ્યાણ ભાવના એ શ્રીજી મહારાજના અંતરમાં રહેલી છે, એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે એમના અંતરમાં પણ આવી વિશાળ કલ્યાણ ભાવના છે. 1991 સાલમાં સ્વામી શ્રી મુંબઈ પધારેલા, સવારે પ્રાતઃ પૂજા પહેલાં ઠાકોરજીના દર્શન કરવા પધાર્યા, ઘનશ્યામ મહારાજના ખંડ સમક્ષ ઊભા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હતા, અને ત્યાં દર્શન કરી રહ્યા અને બાજુમાં જ સાધુરામભાઈના નાના ભાઈ ઘનશ્યામભાઈ એ ઊભા હતા, અને સંતોએ વાત કરી કે સ્વામી આ ઘનશ્યામભાઈ રશિયા જાય છે પોતાના ધંધા માટે, અને પહેલી જ વખત ત્યાં જાય છે, આપ એમને આશીર્વાદ આપો કે ધંધામાં સારી સફળતા રહે. એટલે સ્વામી એમને આશીર્વાદ આપ્યા, અને પછી પૂજારી સંતને કહ્યું કે આ ઠાકોરજી ઘનશ્યામ મહારાજે હાર પહેર્યો છે લાવો. એટલે પૂજારીએ ઘનશ્યામ મહારાજે બહુ સરસ બોરસલીનો હાર પહેરેલો એ સ્વામીશ્રીએ મંગાવડાયો અને ઘનશ્યામભાઈને પહેરાવ્યો. પહેરાયને પછી પાછા ફરી વખત ખૂબ આશીર્વાદ આપ્યા કે ધંધો પાણી ખૂબ સારા ચાલશે. પછી જેવા ઘનશ્યામભાઈ આમ નમેલા હતા અને ઊભા થયા, એટલે સ્વામીએ બંને હાથે હાર બે બાજુ પકડ્યો, એમની છાતી ઉપર હાથ અડાડ્યો, હાર અડાડ્યો, અને એમના આંખ અને મસ્તક ઉપર અડાડ્યો. ઘનશ્યામભાઈને એમ થયું કે હું તો ઘણો ધન્ય થઈ ગયો, સ્વામી કે એની સુગંધ કેવી આવે તમે જો. એમ કરીને જાતે જ પોતે એ બોરસલીનો હાર ઘનશ્યામભાઈએ પહેરી રાખેલો, એમાં એક બાજુથી પકડીને ઘનશ્યામભાઈના નાક પાસે લઈ જઈને સુગંધ લેવડાવી, અને પછી સ્વામી કે આ હાર અમે તમને સંકલ્પ કરીને આપીએ છીએ, તમે રશિયા જાઓ છો તો આ હાર તમે સાથે લઈ જજો, આ હાર તમે જે હોટલમાં ઉતરો ત્યાં બહાર મૂકી રાખજો, આ હારના જે જે દર્શન કરશે અને જે જેને સુગંધ આવશે એ બધાને શ્રીજી મહારાજ સત્સંગમાં મનુષ્ય દે આપશે. જો શ્રીજી મહારાજે જેવો વિશાળ સંકલ્પ કરેલો છે કે અનંતનું કલ્યાણ કરવું છે, એમ આપણા ગુરુહરિએ પણ એમના હૃદયમાં પણ શ્રીજી મહારાજ વસે છે, તો એમના હૃદયમાં પણ આ સંકલ્પ છે કે મારે તો મહારાજનો આશરો ઘણા બધાને કરાવવો છે. એક વિશાળ કલ્યાણ ભાવના એમના અંતરમાં પણ રહેલી છે. આ ભાવનાને આધારે જ સ્વામીશ્રીએ આ બોરસલીનો હારમાં આવો સંકલ્પ કર્યો. તો જો ભગવાન અને સંતના હૃદયમાં તો આવી એક વિશાળ કલ્યાણ ભાવના છે કે દરેકનું કલ્યાણ થાય. યોગીજી મહારાજ તો પોતે મોમ્બાસા પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા, અને પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ, સભા પૂરી થઈ અને બધા જમતા હતા. યોગીજી મહારાજ ઠાકોરજી જમાડવા પધાર્યા અને પછી આરામમાં જતા ત્યારે હરિભક્તો આવીને વાત કરી કે સ્વામી રસોઈ તો ખૂટે એમ છે, બહુ બધા ગુણભાવીઓને બધા દર્શન કરવા આવ્યા છે, તો આપણે તો લાડુની રસોઈ કરી છે તો ખૂટશે. જોગી મહારાજ કે લક્ષ્મીની લાજ જાય પણ બ્રહ્મની જાય નહીં, ગુણાતીયન સાંઈ લખ્યું છે, ચાલો નીચે આવીએ. એમ કરીને નીચે આવ્યા, અને પછી બધા તાંસમાં જે લાડુ હતા એ લાડુ બધા કાપડથી ઢંકાવી દીધા. પછી ઠાકોરજીની મૂર્તિ ઉપર પધરાઈ, યોગી મહારાજે જાતે આરતી કરી, અને યોગીજી મહારાજ કે ગુરુ હવે આ કાપડ કોઈએ ઊંચું નહીં કરવાનું, અંદરથી લાડવા કાઢે જવાના. તે બધા હજારો જણા જમ્યા ત્યાં સુધી અંદરથી લાડવા નીકળે જ રાખે, કાપડ ઢાંકેલું હતું, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ ઉપર પધરાવેલી હતી, અને અંદરથી લાડુ નીકળ્યા જ કરે. બધાને પ્રેમથી હરિભક્તોએ જમાડ્યા. પછી સાંજે યોગીજી મહારાજ જાગ્યા એટલે હરિભક્તોએ કીધું સ્વામી તમે આવ્યા એ પહેલાં માણ 25-50 જણા જમે એટલી જ રસોઈ હતી, પણ પછી તો લગભગ 1000-1500 માણસ જમી ગયું. અને પછી વાત કરી સ્વામી હવે પેલું કપડું ઉઠાવીએ, યોગીજી મહારાજ કે નહીં હજી એમાંથી લાડુ કાઢો, પણ કે સ્વામી હવે તો કંઈ જરૂર નથી. સ્વામી કે હરિભક્તો ઘરે જતો અને એને બાંધી આપો 5-5 લાડુ. તે પછી ફરી 5-5 લાડુ બાંધી આપ્યા. પછી સ્વામી કીધું સ્વામી હવે, સ્વામી કે ના હજી કાપડ રાખી મૂકો, હજી અંદરથી લાડવા કાઢો. મોટો તાંસ હતા 2-4, તે બીજા લાડુ કાઢ્યા. યોગીમાં કીધું આનું શું કરવાનું,
યોગી મહારાજ કે અહીંયા આપણું મોમ્બાસામાં જે રોડ ઉપર મંદિર છે ને ત્યાં આજુબાજુ 3-4 મોટી સ્કૂલ છે. યોગી મહારાજ કે પ્રતિષ્ઠા થઈ, આપણો તો રવિવારનો દિવસ હતો એટલે બધા સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યો ના હોય સ્કૂલે. કાલે સવારે સ્કૂલ શરૂ થાય એટલે રિસેસમાં બધા હરિભક્તો બધી સ્કૂલમાં અહીંના આફ્રિકાના છોકરાને લાડુ જમણવા જજો કે અહીંયા મોમ્બાસામાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા એ ભગવાન સ્વામિનારાયણની આ પ્રસાદી. જો આ એમનો સંકલ્પ છે કે એન કેન પ્રકારે મહારાજનો યોગ થાય જીવને તેનું કલ્યાણ થાય. યોગી મહારાજ કે મહારાજની પ્રસાદી જમશે તો એને સંસ્કાર પડશે, તે આજે નહીં તો ભવિષ્યમાં એને મહારાજ કે એમના સંતોનો યોગ થશે. અને પછી પણ હરિભક્તો તો બીજે દિવસે સ્કૂલમાં જઈને રિસર્ચમાં ખૂબ લાડવા વેચ્યા. પછી યોગીજી મારને વાત કરી, સ્વામી હવે સ્વામી કે હજી અંદરથી લાડુ કાઢો અને દરિયામાં પધરાવો, તે દરિયામાં જે જે જીવજંતુ આ લાડવા ખાશે પ્રતિષ્ઠાના એ બધાને સત્સંગમાં મનુષ્ય દે આપો છે. તે લાડુ બધા પધરાયા કેટલાય દરિયામાં. અને પછી યોગીજી મહારાજને ત્રીજે દિવસે ત્યાંથી નીકળવાનો સમય થયો એટલે પછી ત્યાંથી કપડું ઉઠાવ્યું, તો જ્યારે કપડું બાંધ્યું ત્યારે જે અંદર 25-50 લાડુ હતા એટલા વધેલા હતા. એટલે જો આવો વિશાળ સંકલ્પ ભગવાન અને સંતના હૃદયમાં છે. લંડનથી 70ની સાલમાં યોગીજી મહારાજ મુંબઈ પાછા આવતા હતા. યોગી મહારાજ કે આ પ્લેનમાં જે પહેલાં બેઠા હશે, અત્યારે આપણી સાથે બેઠા છે, અને ભવિષ્યમાં આ પ્લેનમાં જે જે બેસશે ને એ બધાને સત્સંગનો યોગ થશે. વિવેકસાગર સ્વામી કે તમારો સંબંધ તો પ્લેનને હમણાં થયો, તે હવે પ્રસાદીનું થયું, તે આગળ ઉપર જે બેસે એને સંબંધ થાય, પણ પાછળ જે બેઠાનું શું? યોગી મહારાજ કે ગુરુ એનેય થઈ જાય, એનેય સંબંધ થઈ જાય. અને પછી પાછા ક્રુઝિંગ લેવલ ઉપર ઉપર આવ્યા 35-40 હજાર ફૂટ ઉપર, પાછો યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે આ પ્લેનના ઝપાટામાં જે જે જીવજંતુ આવ્યા હોય, આ પ્લેનનો વાયરો જે જે જીવજંતુને અવકાશમાં લાગ્યો હોય એ બધાને શ્રીજી મહારાજ સત્સંગમાં મનુષ્ય દે આપશે. હવે આ તો કેવો સંકલ્પ કહેવાય, જબરજસ્ત. 1970માં સંકલ્પ કરેલો, એ પછી જે જન્મ્યો હોય તો આમાંના ઘણા ગણવાના. હા, 70 પછી જન્મ્યા હોય ને આ ઝપાટાવાળા સમજવાના, દરિયામાં લાડુ ખાધેલા સમજવાના. હા, એવું છે, કારણ કે મોટા પુરુષનો સંકલ્પ છે. તો જો આવી વિશાળ કલ્યાણ ભાવના એ મોટા પુરુષના હૃદયમાં રહી છે, કારણ કે એમના ઈષ્ટદેવ શ્રીજી મહારાજના હૃદયમાં આ ભાવના છે, તો જેવી શ્રીજી મહારાજના હૃદયમાં એક વિશાળ કલ્યાણ ભાવના હતી, એવી જ ભાવના આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અને એમના કાર્યમાં આપણને દેખાય છે. આ વિશાળ કલ્યાણ ભાવનાની સાથે સાથે જે એમના આશ્રિત છે, જે એમના શરણે આવ્યા છે, એમનું તો નિશ્ચય ચોક્કસપણે કલ્યાણ કરવું એ તો એમના હૃદયમાં જીવમાં દ્રઢ છે. એમનું તો કલ્યાણ થઈ જ રહ્યું છે. શ્રીજી મહારાજ એક વખત લોયા ગામમાં બિરાજમાન હતા, સુરા ખાચરના દરબારમાં. બાર ઓસરીમાં સભા હતી, થોડા સંતો બેઠા હતા, પાછળ થોડા હરિભક્તો બેઠા હતા. દિવાળીના દિવસો હતા અને તે વખતે સુરા ખાચરના દરજી બધા એમના નવા સીવવા આપેલા કપડાં લઈને આવ્યા. સુરા ખાચર સભામાંથી ઊભા થયા, શ્રીજી મહારાજની કથા વાર્તા ચાલુ હતી, અને દરજી પાસેથી કપડાં લઈ અને પૈસા આપી અને અંદર ચાલતા હતા. ત્યાં શ્રીજી મહારાજે સુરા ખાચરે બૂમ પાડી, સુરા શું આવ્યું? સુરા ખાચર કે મહારાજ આ તો દિવાળીના કપડાં છે. મહારાજ કે લાવો અમે જોઈએ. સુરા ખાચર કે મહારાજ મને મનમાં સંકલ્પ જ હતો કે તમે જો સ્પર્શ કરીને આને પ્રસાદી ના કરો તો બહુ સારું. મહારાજે બધા કપડાં હાથમાં લીધા. મહારાજ કે આ શું છે? તો કે મહારાજ આ તો મારી ચોઈણી છે. તે મહારાજ આખી ચોઈણી ખોલીને હવામાં ઊંચી કરી આમ શ્રીજી મહારાજે. હવે સુરા ખાચરની તો આમે વેસ્ટ લાઈન બહુ મોટી ગર્થ, તે એટલે એમની ચોઈણી એ બહુ મોટી, એમના થાઈઝ જાડા એટલે આટલી જાડા જાડી એની એક એક બાંય થાય. શ્રીજી મહારાજે આમ સભામાં ઊંચી કરી ચોઈણી એટલે બધા ખડખડાટ હસ્યા. મહારાજ કે લાવો અમે પહેરીએ. શ્રીજી મહારાજે વસ્ત્રો તો પહેરેલા જ હતા. ફરી વખત સભામાં ઊભા થઈને શ્રીજી મહારાજ આખી સભા બેઠી છે અને પોતે પણ સુરવાલ પહેરેલો છે, એની ઉપર શ્રીજી મહારાજ આ ચોઈણી પહેરી. પણ ભગવાને ચોઈણી પહેરી, હવે સુરા ખાચરના તો થાઈઝ ને એની પિંડીને બધું એટલા જાડા, પણ મહારાજ આમ સભા સામુ જોતા જોતા ચોઈણી પહેરી તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા. શ્રીજી મહારાજના બે પગ એક જ બાઈમાં જતા રહ્યા. અને પછી સભામાં બધા હસવા લાગ્યા. મહારાજ કે શું હસો છો? સુરા ખાચર કે જુઓ તમે શું પહેર્યું છે. એટલે મહારાજ આમ નીચું જોયું ને તો એક ચોઈણીના એક જ બાઈમાં બે પગ જતા રહ્યા, બીજી બાઈ આમ લબડે હવામાં. એટલે મહારાજ પોતે પણ ખડખડાટ હસ્યા. ત્યારે સુરા ખાચર કે એક ચોઈણી પહેરતા તમને નથી આવડતું, તમે અમારું કલ્યાણ શું કરવાના? કારણ કે એમને તો બોલવાની છૂટ હતી શ્રીજી મહારાજ સાથે એકદમ, અને મહારાજનું એકદમ રમૂજી પાત્ર હતું. નિખાલસતાથી બંને શિષ્ય અને ભગવાન એકબીજા સાથે વર્તતા હતા. ત્યારે સુરા ખાચર કે મહારાજ
એક ચોઈણી પહેરતા તમને સરખું નથી આવડતું, એ ધ્યાન રાખીને તમે પહેરી નથી શકતા, આ 10-15-25 માણસ હાજર છે, તો તમે અમારું કલ્યાણ શું કરવાના? ત્યારે શ્રીજી મારા એકદમ ભાવમાં આવી ગયા અને પોતાના જમણા હાથની આમ ચપટી વગાડી, મહારાજ કે સુરા, કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત છે? અનંત જીવને અક્ષરધામમાં બેસાડવા એ અમારી માટે આ ચપટી જેટલી વાત છે. અમે સંકલ્પ કરીએ ને એક બ્રહ્માંડ તો શું, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર બધા અક્ષરધામમાં બેસી જાય. અમે ધણી છીએ, અમે ધારીએ કરીએ. એટલા ભાવમાં આવીને શ્રીજી મહારાજે બધી વાત કરી. તો જો પોતાના જે આશ્રિત છે, પોતાને શરણે જે આવ્યા છે, એનું તો નિશ્ચય કલ્યાણ ભગવાન અને સંત કરે છે કે કલ્યાણ તો આમ કરી દેશું. અને સાથે સાથે સહજ છે એમની માટે, એમની માટે કોઈ એમને પરિશ્રમ પુરુષાર્થ કરવો પડતો નથી. એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે, એ પણ મહારાજને આશરે અને પોતાના આશરે જે ભક્તો છે એમનું નિશ્ચય કલ્યાણ કરશે. જેમ શ્રીજી મહારાજ માટે અક્ષરધામની પ્રાપ્તિ કોઈ જીવને કરાવવી એ સહજ છે, એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ પણ જીવને, ગમે તેવો પામર પતિત જીવ હોય, પણ એને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી એ મહારાજના પ્રતાપે એમને અતિ અતિ મહારાજની જેમ જ સહજ છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને વિદ્યાનગરથી ભગવતચરણ સ્વામીએ સ્વામીને ફોન કર્યો કે બાપા, મારે એક કામ છે ને તમને મળવા માટે આવવું છે, તો હું ક્યારે આવું? એટલે સ્વામીએ કીધું કે કાલ સવારે તમે આવજો અને બપોર સુધીમાં આપણે મળી લેશું. બીજે દિવસે વહેલી સવારે વિદ્યાનગરથી નીકળ્યા અને બાપાના પૂજાના સમયે સારંગપુર પહોંચ્યા. સ્વામીએ પણ ઠાકોરજીના દર્શન કરતી વખતે એમને જોઈ લીધા, મળી લીધો, આશીર્વાદ આપી દીધા. પછી સ્વામી કહે કે આપણે બપોર હમણાં વાત કરી લઈએ. પછી તો પૂજા પૂરી થઈ, અલ્પાહાર કર્યો, હરિભક્તોને મળ્યા, અંદર ગયા, સ્નાન કર્યું, બેઠા, એક બે અગત્યના ફોન ફેક્સ આવ્યા, પત્રો વાંચવાનું થયા, એમ કરતાં કરતાં 12:15 થઈ ગયા. બે વખત ભગવતચરણ સ્વામીએ ધર્મચરણ સ્વામી યાદ કર્યો કે જો સ્વામીને અનુકૂળતા હોય તો મળી લઉં. ધર્મચરણ સ્વામી કે અત્યારે તો ફેક્સ અગત્યના 2-3 આવ્યા છે ને, વાંચે છે, બપોર પછી રાખે. તો કે સારું. પછી બપોર થઈ ગઈ, જમી લીધું સ્વામીએ, હરિભક્તોને મળી લીધું. પછી પાછો સાંજનો સમય થયો તો સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા કરવા ગયા, પાછા આવ્યા, આસન કર્યા, બેઠા, જમ્યા, હરિભક્તોને મળીને પાછા અંદર ગયા. ધર્મચરણ સ્વામીને કહ્યું ભગવત સ્વામીએ કે હું પૂજા લીધા વગર આવ્યા છું, મારે તો ખાલી 1/2 કલાકનું જ કામ છે, મારે તો રાત્રે નીકળવું છે, રાત્રે મોડું થશે તો વિદ્યાનગર પહોંચતા કેટલી બધી વાર લાગશે. તમે સ્વામીને કહો મારે તો 20-25 મિનિટમાં બધું પતી જશે. ધર્મચરણ સ્વામી કે પાછા અગત્યના ફેક્સ મેં પત્રો લઈને બેઠા છે, એટલે હમણાં તો બોલાશે નહીં. અને પેલા 12 ભગવતચરણ સ્વામી આટા મારે. એટલે પછી 10:15 થયા ને, એટલે સ્વામી તો એકદમ બધું જ ધ્યાન રાખે છે, બધું જ યાદ રહે છે. 85 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ કોઈ સેક્રેટરીની મદદ નથી લીધી. બીજા બધા એમને સામેથી યાદ કરાવે બરોબર છે, બાકી એમને જરૂર નથી. કોઈ પેન નથી રાખતા, કોઈ ડાયરી નથી રાખતા, કોઈ મોબાઈલ ફોન નથી રાખતા, કોઈ લેપટોપ પામટોપ કશું જ નથી રાખતા. એમને ચાલે છે ને, એમને આવે છે. તો એ જે સંતને, જે હરિભક્તને, જેને જે કહેવાનું હોય, જેને જે કર્યું હોય, બધું જ એમને યાદ છે. કોઈ જગ્યાએ કોઈ નોંધણી નહીં. દુનિયાના કોઈ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ હોય ને, એ આવી રીતે કામ ના કરી શકે. પછી રિલાયન્સના મુકેશ અંબાણી હોય ને, એની પાસેથી એના પર્સનલ સેક્રેટરી પીએસ અને પીએ બંને લઈ લો, એનું કમ્પ્યુટર લઈ લો અને એના હાથમાંથી મોબાઈલ ફોન લઈ લો ને, તો એ 10% ઉપર આવી જાય કામ કરવામાં. આવું તંત્ર ચલાવી ના શકે. અને ગમે ત્યાં દુનિયામાં હોય ને, ગમે તે મંદિરમાંથી સંતો કે કાર્યકર્તા કોઈ પણ ફોન કરે અને જે ઇસ્યુ ઊભો થાય, વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એમાં ઇન્વોલ્વ થઈ શકે. સ્વામી અહીં બેઠા હોય ને, તમારે તિથલમાં નૈરોબીથી ફોન આવે કે સ્વામી આપણે પેલો સભા મંડપ છે એની પાછળ જે પેલું રસોડાનું બાણું પડે છે, ત્યાં બહાર પેલી ચોકડી પડે, ત્યાં કોટા સ્ટોન બદલવો છે, અહીં બેઠા બેઠા 1 સેકન્ડમાં એ કોટા સ્ટોન ઉપર પહોંચી જાય. એટલી શાર્પ એમની ઇન્ટેલિજન્સ છે, એમની યાદશક્તિ એટલી છે તેજસ્વી. 10:15 થાય એટલે સ્વામી યાદ કરાયું. સ્વામી ધર્મચરણ સ્વામી કે આપણે પેલું મળવાનું છે. હવે એક બાજુ એમનો જીવનનો આ એક દ્રષ્ટિકોણ છે અને બીજી બાજુ પાછું લીલા ચરિત્ર કરવા ભગવાન અને સંતે, એ પણ એમની માટે કમ્પલસરી સબ્જેક્ટ છે. ભગવાન અને સંત મનુષ્ય દેહ ધારણ કરે એટલે લીલા ચરિત્ર કરવા એ કમ્પલસરી છે, ઇટ ઇઝ મેન્ડેટરી. અને સામે આપણે એમાં દિવ્ય ભાવ રાખવો એ પણ કમ્પલસરી છે. બે કમ્પલસરી સબ્જેક્ટમાં જ આવે છે, નો ઓપ્શન્સ. સ્વામી ધર્મચરણ સાંઈ કે આપણે પેલાને મળવાનું છે ને, બોલાવો. ધર્મચરણ સાંઈ કે કોને? સાંઈ કે આપણે પેલાને મળવા માટે બોલાયા છે, એને આપણને ફોન કર્યો હતો. ધર્મચરણ સ્વામી તો જાણતા હતા કે 2-5 હરિભક્તો પણ પરદેશથી આવ્યા છે, તો કોની વાત કરતા હશે? સાંઈ કે આપણે પેલા ભાઈ આવ્યા છે ને, બોલાવો ને.
ગઈકાલે આપણને ફોન કરેલો ધર્માચાર સાંગે, કોણ ભાઈ? સાંગે પેલા ભાઈ આપણે ખેડાથી આવ્યા છીએ. ચોથું વાક્ય આવું બોલ્યા ને આ સંદર્ભમાં તો પણ ધર્મચરણ સાંઈથી પકડાયું નહીં, સાજી કોઈથી ન પકડાય. સાંઈ કે આપણે પટેલ આવ્યા છે આપણને મળવા માટે, સાંઈ ભગવચરણ સાંઈને પટેલ કહે છે. આ તો તમને વચ્ચે એક ખાનગી વાત કરી દઉં, સંતોના દીક્ષા નામ તો પ્રમુખ સાંઈ મહારાજે પાડ્યા, પણ ઘણા બધા સંતોના ઉલામણા નામ પણ પ્રમુખ સાંઈ મહારાજે પાડ્યા છે. અમારે એક સંતને જમણા કાને થોડું ઓછું સંભળાય તો સ્વામી એને બેરીઓ કહીને જ બોલાવે છે, પણ એ પણ ભગવાન અને સંતનું વાલ છે, એનો પ્રેમ છે. જેમ મા બાપ એના દીકરાનું હુલામણું નામ પાડે એમ પ્રમુખ સાંઈ મહારાજ આપણા મા બાપ છે. એ પણ જેમ જેમ કરીને જીવને પોતાનામાં હેત થાય એ રીતે વર્તતા હોય, બોલતા હોય. એક બહુ એમની એક વિશાળ દ્રષ્ટિ છે. એક પણ સ્વામી કે પેલા પટેલને પેલા ધર્મચરણ સાંઈ કે ભગવત સ્વામીની વાત કરતો, સાંઈ કે હા બસ બસ એને બોલાવો. કે બોલાયા, બેઠા, મળ્યા, વાતચીત પૂરી થઈ. પછી સ્વામી ઊભા થતા હતા અને બાથરૂમ તરફ ચાલ્યા કાને જનોઈ ચડાવીને. પાછળથી ધર્મચરણ સ્વામી ભગવત સ્વામીને કહ્યું કે આવો પ્રસંગ બની ગયો, સ્વામીને તમારું નામ યાદ નહોતું આવતું. અને સ્વામી કે પેલા ભાઈને બોલાવો, પેલા પટેલને બોલાવો, એમ બોલતા હતા. ભગવત ચરણ સાંઈ કે ના હોય તો કે હા. ભગવત સ્વામી કે વાત છે, હમણાં બાથરૂમ કહીને બહાર આવે એટલે કહું કે છે. એટલે એમને બહુ અત્યંત સખા ભાવ છે. જેમ સુરા ખાતે અને શ્રીજી મહારાજ સાથે હતો એકદમ સખા ભાવથી સ્વામી સાથે વાત કરે. એટલે સ્વામીને આવ્યા, એ કાને આમ જનોઈ ચડાયેલી હતી અને બાથરૂમની બહાર જેમ બાણું ખોલ્યું, બાથરૂમની બહાર પગ મૂક્યો રૂમમાં, ત્યાં ભગવતચરણ સ્વામી સામેજીને ઊભા રહ્યા અને પેટ ઉપર હાથ મૂકીને ઊભા રાખી દીધા સ્વામીને. અને સ્વામીને કે આ ધર્મચરણ સ્વામી મને વાત કરે છે, વાત સાચી? સ્વામી કે શું? કે તમારું નામ ભૂલી ગયેલા. સ્વામી કે આ તો પેલું કામમાં હતો અને પત્ર લેખન કરતો એટલે જરા ખ્યાલચૂક થઈ ગયો છે. શું ખ્યાલચૂક થઈ ગયો છે? કહે છે આ 81 સાલથી હું સાધુ થયા 15 થયા અને આટલો તમારી સાથે વ્યવહાર કરું છું ને એક નામ ભૂલી જાઉં છો, તો તમારું અમારે તમારી પાસે કલ્યાણનો વિશ્વાસ કેમ રાખવાનો? તમે કલ્યાણ શું કરશો અમારું? કહે છે સુરા ખાચરે શ્રીજી મહારાજે શું કહેલું કે એક પાયજામો પહેરતા નથી આવડતો, કલ્યાણ શું કરશું? ભગવતચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને કે અમારું નામ ભૂલી જાઓ છો તમે, તમે કલ્યાણ શું કરશો? જે રીતે શ્રીજી મહારાજ ભાવમાં આવીને બોલેલા એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જમણો હાથ ઊંચો કરીને ચપટી વગાડી. સાંઈ કે પટેલ કલ્યાણ તો આમ કરી દેશો, એમાં શું મોટી વાત છે? કે એકદમ સાહજિક જે શબ્દો શ્રીજી મહારાજ બોલ્યા હતા એ જ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજ પણ બોલ્યા. સ્વામી કે પટેલ કલ્યાણ તો આમ કરી દેશો. પછી પોતે વાત કરી, સ્વામી કે પટેલ શ્રીજી મહારાજની સાક્ષાત પ્રાપ્તિ થઈ છે, ભગવાન અને સંત આ મનુષ્ય દેહ કરીને મળેવા નથી એ મળ્યા છે, પછી કોઈ વાતે ખામી ન રહેવા દે, આને આ દેહ આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ. તો જો આવી રીતે

તો જો આવી એક કલ્યાણ ભાવના ઈશ્વજી મહારાજના હૃદયમાં વસેલી હતી, એવી જ કલ્યાણ ભાવના આજે આપણે પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પણ વસેલી છે. તો આ પણ એમના વ્યક્તિત્વનું એક અદ્વિતીય પાસું છે અને એ

અને એ આપણને એમની જીવનભાવના, એમની વિચારધારા અને સાથે સાથે એમના કાર્ય પરથી આપણને દેખાય છે. અને આ જ વિશાળ કલ્યાણ ભાવનાના દાવે એમના હૃદયમાં દરેક ભક્તો માટે અપાર પ્રેમ છે. નાના મોટા દરેક માટે શ્રીજી મહારાજને અપાર વાત્સલ્ય હતું, એમ દરેક માટે આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ અપાર વાત્સલ્ય છે. કહેતા, શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આજે આપણને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ દેખાય છે. અને જેમ આપણને પણ લોકમાં કોઈ વ્યક્તિ માટે પ્રેમ હોય અને એ વ્યક્તિનો આપણી માટે પ્રેમ હોય તો એની માટે આપણે બધી રીતે ઘસાઈ જઈએ છીએ. તમે રાત દિવસ મહેનત કરીને કમાવો છો કોના માટે? કે તમારું કુટુંબ છે, તમારા પત્ની છે, તમારા સંતાનો છે, તમારા આધારે એ કુટુંબીજનો રહ્યા છે, તો એને તમારી બધી જ શક્તિ વાપરીને જેમ એમને સુખ થાય એમ તમે કરવાનો પ્રયત્ન કરો છો. કહેતા, તમે તમારા આશ્રિત કુટુંબીજનો માટે જેમ ભીડો બેઠો છો એમ ભગવાન અને સંતને પણ આપણા માટે અનંત હેત છે. ગુણાતીયન સ્વામી વાતમાં કહ્યું કે આપણે જાણીએ જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતા તો આપણી ઉપર ભગવાન અને સંતને કોટી ગણું હેત છે. એ હેતના દાવે એ પોતે પણ જેમાં આપણે આપણા કુટુંબીજન માટે ભીડો વેઠીએ છીએ એમ એ પણ આપણા માટે ભીડો વેઠે છે. પોતે તો સર્વ રીતે સંપન્ન છે, એક જગ્યાએ બેસીને સુખે બધાને મળે અને પોતાની દેહની શુશ્રુષા કરાવડાવે તો પણ એને કોઈ ખોટ નથી, પણ આટલું વિચરણને ભીડો વેઠે છે એની પાછળ એમનું ભક્તવત્સલપણું છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા કચ્છ પ્રદેશમાં પધાર્યા અને ત્યાં મહારાજ ફરતા ફરતા આધોઈ પધાર્યા. રાયધણજીના દરબારમાં ત્યાં માતાજી હતા, એમના પત્ની. બધા ભક્તોએ મહારાજને આવકાર્યા, હારતોરા થયા. મહારાજ આસને બેઠા અને મહારાજ કે અમને ભૂખ લાગી છે, અમારે થાળ જમવો છે. ત્યારે માતાજીએ કીધું કે મહારાજ થાળ બધો તૈયાર છે અને ઠાકોરજીને ધરાવવાનો છે, જો તમે અડધો પોણો કલાક સભા કરીને બેસો ને બધાને આશીર્વાદ આપો ત્યાં સુધીમાં થાળ તૈયાર થઈ જાય. મહારાજ કે બહુ સારો, અમે બેઠા છીએ, પણ તાત્કાલિક કંઈક થોડું ઘણું તો લાવો, અમને ભૂખ તો બહુ લાગી છે. એટલે અંદરજીને માતાજીએ એક વાટકામાં દહીં અને એમાં સાકર હલાવીને મહારાજને આપ્યું અને મહારાજે જમ્યા, પાણી પીધું અને પછી બધા આધોઈ ગામના અને આજુબાજુના ગામના હરિભક્તો આવ્યા હતા, બધાનો પરિચય કેળવ્યો અને બધાને મળ્યા અને બધાને આશીર્વાદ આપ્યા. ત્યાં સુધીમાં થાળ તૈયાર થઈ ગયો એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજને કહેવા આવ્યા કે મહારાજ થાળ તૈયાર છે, પધારો. એટલે શ્રીજી મહારાજ ઊભા થયા અને આમ ચાલવાનો પ્રયત્ન કર્યો અને જે પહેલું ડગલું માંડ્યું ને ત્યાં શ્રીજી મહારાજ આમ થોડા આમ ખચકાણા, આમ થોડા લથડાય. એટલે સહેજે કોઈકને આમ વિચાર આવ્યો કે મહારાજને કંઈક પગમાં વાગ્યું લાગે છે. માતાજીએ પોતે પણ જોયું એટલે મહારાજને કહ્યું, મહારાજ કંઈક તમને પગે વાગ્યું લાગે છે. મહારાજ કે આ નીચે તળિયે કંઈક દુખે છે. હવે માતાજી તો એકદમ શ્રીજી મહારાજને દીકરા કહીને બોલાવતા, એમની ઉંમર 80 વર્ષની હતી. તો મહારાજને કંઈક તમે બેસો, હું જોઉં નીચે કંઈક પગમાં વાગ્યું હોય તો. એટલે મહારાજ તો તરત ત્યાં જ ભોંય ઉપર બેસી ગયા. મહારાજે કીધું ને કારણીના 5મા વતનામૃતમાં કે ભગવાન અને સંત, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે પોતાના લાડીલા ભક્તો હોય, પ્રેમી ભક્તો હોય, એના સર્વે લાડકોડ પૂરા કરે. પુત્ર ભાવે પણ વર્તે, મિત્ર ભાવે પણ વર્તે, પિતાતુલ્ય પણ વર્તે, એવી રીતે ભક્તોને સુખ આપે. તો માતાજીને કાયમ મહારાજ માતાતુલ્ય સુખ આપતા, પોતાની માતાને સુખ આપે એવી રીતે મહારાજ એમને એમની સાથે દીકરાની જેમ વર્તતા. શ્રીજી મહારાજ સીધા નીચે બેસી ગયા અને માતાજીએ શ્રીજી મહારાજનું ચરણાવીને પોતાના ખોળામાં લીધું અને મહારાજને પોતે જોયું અને હાથ ફેર્યો તો 2-3 કાંટા વાગે એવું લાગ્યું. એટલે પછી આજુબાજુ બધા ભક્તો ઉભેલાને જોયું કે હો તો મહારાજને પગે કાંટા વાગ્યા છે. એટલે તીક્ષ્ણ કોઈ આ રીતે મંગાવ્યું શસ્ત્ર અને એમાંથી એમણે 1-2 કાંટા બહાર કાઢ્યા અને પછી આમ હાથ ફેર્યો તો તળિયું એકદમ ખરબચડું લાગ્યું. નીચા વળીને જોયું તો મહારાજને કહ્યું, મહારાજ આ તો ઘણા બધા કાંટા તમને વાગ્યા છે. એમ કરતા કરતા પછી એક બે કરતા બધા કાંટા કાઢ્યા, 18 કાંટા શ્રીજી મહારાજના પગમાં વાગેલા હતા. માતાજી તો શ્રીજી મહારાજને રીતસર થોડો ઠપકો આપ્યો કે તમને 18-18 કાંટા પગમાં વાગ્યા છે ત્યાં સુધી તમે કંઈ બોલતા નથી, કંઈ તમે કહેતા નથી. ત્યારે શ્રીજી

મહારાજ એકદમ કરુણા ભાવે બોલ્યા કે માતાજી, આ હરિભક્તોના ઘરે પધરામણીઓ ચાલે છે, તે પધરામણીમાં એક ઘરથી બીજે ઘર જવામાં એટલી બધી ઉતાવળ રહે છે અને એટલી બધી પધરામણીઓ થાય છે, તે વચ્ચે મને કાંટો વાગે ને તો કાઢવાની ફુરસત રહેતી નથી. હવે કેવી પધરામણી શ્રીજી મહારાજે કરી હશે? જો વચનામૃતમાં, જેતલપુરના પાંચમા વચનામૃતમાં તો મહારાજ બોલ્યા છે કે આ જેતલપુર ગામમાં એક એક ઘરે અમે 100-100 વાર પધરામણીઓ કરી છે. આ વચનામૃતના શબ્દો છે. એક એક ઘરે એક જ ગામમાં 100-100 વાર પધરામણીઓ કરી છે. કેવા હરિભક્તોને એમને રાજી કર્યા છે! તો જો પોતે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, પોતે સંકલ્પ કરીને એક જ જગ્યા ગઢડામાં બેઠા હોત તો પણ રોજ હજારો મુમુક્ષુ એમને દર્શન કરવા આવત, પણ પોતે ઘરે ઘરે ફર્યા. તો જો એ વિચરણ એમણે કર્યું છે, એ ભીડો એમને વેઠ્યો છે. પછી માતાજીએ તો બધા કાંટા કાઢ્યા અને મહારાજ જમવા માટે પધાર્યા, પણ પોતાના પગમાં 18 કાંટા વાગ્યા ત્યાં સુધી પોતે દેહની ફુરસત કરી નહીં, દેહની કંઈ એવી કાળજી રાખી નહીં. કેવળ હરિભક્તો માટે એમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરેલું. કારણ કે શ્રીજી મહારાજે કારણીના 6ઠા વચનામૃતમાં વાત કરી છે. મહારાજે કહ્યું કે જે ભગવાનના એવા એકાંતિક ભક્ત છે, જેવા પ્રેમી ભક્ત છે, એમને માટે તો અમે અમારો દેહ એ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. પોતાનો દેહ આ સત્સંગીનો અર્થે ગીરો મૂકી દીધો છે, ઘસી નાખ્યો છે. તો જો આવી રીતે શ્રીજી મહારાજે ઘરોઘર પધરામણી કરી અને હરિભક્તોને ખૂબ રાજી કર્યા છે, એમ આપણા ગુરુહરિએ પણ, પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના દેહની પરવા કર્યા સિવાય આવી રીતે હરિભક્તોના ઘરે પધરામણી કરીને હરિભક્તોને ખૂબ રાજી કર્યા છે. જેમ શ્રીજી મહારાજે કારણીના 6ઠા વચનામૃતમાં કહ્યું કે જે મન કર્મ વચને ભગવાનના ભક્ત છે, એને અર્થે અમે અમારો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એ જ ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજે 21/5/1950 દિવસે, જ્યારે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે એમને ચાદર ઓઢાડી, ત્યારે પોતે પોતાના ગુરુહરિ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે હું મારા દેહની પરવા કર્યા સિવાય તમને, તમારી સંસ્થાને, તમારા સિદ્ધાંતને વફાદાર રહીશ. પહેલી એ વાત કરી. પછી બોલ્યા કે મારા દેહની પરવા કર્યા સિવાય મારા દેહના છેલ્લા શ્વાસ સુધી હું હરિભક્તોને રાજી કરીશ. તો જેમ કારણીના 6ઠા વર્તમાં શ્રીજી મહારાજે વાત કરી છે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ 1950 પ્રમુખ પદ એમને શાસ્ત્રીજી મહારાજે આપ્યું ત્યારે આ પોતે વાત કરી અને એવી જ રીતે પોતાનો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો. આપણે સંત પરમ હિતકારી નૃત્ય નાટિકામાં એક દ્રશ્ય, એક પ્રસંગ માણીએ છીએ કે બોસ્ટનમાં 1980 પ્રમુખ સ્વામી મહારાજ હતા અને પધરામણી ચાલતી હતી. એમાં એક જગ્યાએ હરિભક્તના ઘરેથી બહાર નીકળ્યા અને મોજડી પહેરવા જતા હતા, એમાં ડાબો પગ જમણી મોજડીમાં, જમણો પગ ડાબી મોજડીમાં નાખવાનો પ્રયત્ન કરતા હતા. વિવેક સાગર સ્વામી બાજુ ઊભા હતા અને સ્વામીને કે સ્વામી, આ મોજડી તમારી આ બાજુ છે, આ બાજુ પગ નાખો ડાબી બાજુનો. ત્યારે સ્વામી સાહજિક બોલ્યા કે મને દેખાતું નથી. વિવેક સાગર સ્વામી આશ્ચર્ય થયું, તમને આટલું નજીકનું નથી દેખાતું? સ્વામી કે નથી દેખાતું, આમ અંધારું આવી જાય છે. ત્યારે વિવેક સાગર સ્વામી કે ચાલો સીધા ઉતારે. સ્વામી કે ના, હજી 3-4 હરિભક્તોના ઘરે પધરામણી બાકી છે, આપણે પતાવીને જઈએ. વિવેક સાગર સ્વામી કે પધરામણી તો પછી એ કરું છું, પણ પહેલાં તમારી આંખ ચેક કરાવી લઈએ. કેસી પટેલને વાત કરી, આપણા પ્રમુખને, અને એમણે બધા જ વડીલોએ નિર્ણય લઈને સ્વામીને પાછા ઉતારે લઈ ગયા અને ત્યાં ડૉક્ટર પાસે, પછી ત્યાં મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં લઈ જઈને ડૉક્ટર હચિનસન પાસે બતાવ્યું, ત્યારે ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજને મોતૈયો તો પાકી ગયો છે. અને ડૉક્ટરે વાત કરી કે તો ભગવાનની કૃપા કે તમે ટાઈમે તમારા ગુરુને લઈ આવ્યા, જો 1 અઠવાડિયું મોડા પડ્યા હોત તો બંને આંખે જામર થઈ જાત ને બંને આંખે કાયમી જીવનભર દરમિયાનનો અંધાપો આવી જાત. ત્યારે બધા સંતો હરિભક્તોના આંખમાં આંસુ આવી ગયા. વિવેક સાગર સ્વામીને, ડૉક્ટર કેસી પટેલને બધાએ પૂછ્યું સ્વામીને કે સ્વામી, આટલું બધું તમને અંધારું આવી ગયેલું, દેખાતું નહોતું, આમ અંધાપો આવી ગયેલો, તમે બોલતા નથી કંઈ? ત્યારે સ્વામી કે જો હું બોલું અને તમે બધા કહો કે આપણે ઓપરેશન કરાવી લેવું છે, તો આપણે છેક દેશથી અહીંયા આવ્યા છીએ, બધા હરિભક્તોએ પધરામણી કરાવવા માટે રાહ જોઈ હોય, રજા લઈ રાખી હોય, સભાના બધા કાર્યક્રમ ગોઠવી ગયા હોય, એ બધા કાર્યક્રમ કેન્સલ થઈ જાય, એટલે હું બોલ્યો નહીં. જો આ દેહ પોતાનો કૃષ્ણ અર્પણ કરી રાખ્યો કહેવાય. વિવેક સાગર સ્વામી કે બરાબર સ્વામી, પધરામણીને સભા તો પછી એ થાય, પણ આ તમારી આંખ જતી રહેત તો? સ્વામી કંઈ એક અક્ષર બોલ્યા નહીં. એટલે પછી નિર્ણય લેવાયો કે સ્વામીની બંને આંખનું મોતૈયાનું ઓપરેશન કેટરેક્ટ ત્યાં જ કરાવવા. તોય સ્વામી શું કે? સ્વામી કે ના, આપણે દેશમાં જઈને કરાવશું, અહીંયા આપણે કાર્યક્રમ બધો ખોરવાઈ જશે, 1-1.5 મહિના ખાટલામાં પડી રહેશું તો બધી સભાને વિચરણનો કાર્યક્રમ બંધ રહેશે. કેસી કાકા, સ્વામી ભલે બંધ રહે પણ પહેલાં ઓપરેશન કરાવી નાખીએ. તોય સ્વામી પછી ત્રીજી આર્ગ્યુમેન્ટ કરી, સ્વામી કે આપણે દેશના બધા ટ્રસ્ટીઓને પૂછવું પડે ઓપરેશન કરાવવું હોય તો.
વિવેક સાગર સાંગે કોઈને પૂછવાની જરૂર નથી, ચલો સુઈ જાઓ કહે છે, એ તો પાછી સ્ટાઇલથી બોલે ને, સુઈ જાઓ કહે છે, ચલો ઓપરેશન કરાવી નાખવાનું છે. પણ પછી ઓપરેશન બધું થયું, પણ જેમ શ્રીજી મહારાજના પગે 18 કાંટા વાગ્યા તો પણ એમની પધરામણી બંધ રહી નહીં, અને પધરામણી કરતાં કરતાં વચ્ચે અટકાણા નહીં, અને તો એમના અંતરમાં ભાવના કે આપણે હરિભક્તોને રાજી કરવા છે અને પોતે દેહની કોઈ પણ પ્રકારની દરકાર કરી નહીં, એમ શ્રીજી મહારાજના પગે જેમ 18 કાંટા વાગ્યા એમ પ્રમુખ સ્વામી મહારાજના બંને આંખે મોતૈયો આવી ગયો અને પાકી ગયો, ત્યાં સુધી પોતે પણ હરિભક્તોને રાજી કરવાની અંતરથી પોતે તાન રાખ્યું. કારણ કે દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, પોતે એવી પ્રતિજ્ઞા પોતાના ગુરુહરિ પાસે લીધી છે કે મારા દેહની પરવા કર્યા સિવાય હું તમારા હરિભક્તોને રાજી કરીશ. તો જો એ આપણને દેખાય છે તાદ્રશ, તો જો આવી રીતે એમને પોતાનો દેહ આ સત્સંગી અર્થે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, તો જો જેવી મહારાજનું આવું ભક્તવત્સલપણ હતું, એમાં પેટા વિભાગ પહેલો કે ભક્તવત્સલપણાના દાવે હરિભક્તો માટે જે ભીડો શ્રીજી મહારાજ વેઠતા, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ હરિભક્તો માટે ખૂબ જ ભીડો વેઠ્યો છે. 77ની સાલમાં જે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકામાં વિચરણ કરેલું, આમ દીવો ત્યાં દાથન નહીં એ વાત આપણે ગઈકાલે કરેલી, એટલું જબરજસ્ત વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. અમુક વસ્તુ તો આપણા સંપ્રદાયમાં આપણને અત્યારે આમ સત્ય છે, હકીકત છે, પણ આમ આપણું અંતર આમ માની ન શકે એવી વાતો બનેલી છે. શ્રીજી મહારાજનું ઐશ્વર્ય અને સમાધિ પ્રકરણ આપણને ઘણા બધા એમ થાય કેમ હશે, ગુણાતીયાન સ્વામીની વાતો કરવાની શ્રદ્ધા, 8 પુરાણીઓ રાખેલા એ આપણને આમ આશ્ચર્ય લાગે, મનાય નહીં. ભગતજી મહારાજની સાધના, એમનું તપ એ મનાય નહીં. શાસ્ત્રીજી મહારાજની અળગ નિષ્ઠા, એમનું જે ખમીર એ સામાન્ય મનુષ્યના ગજાની બહારની વસ્તુ છે. યોગીજી મહારાજનો જે નિસ્વાર્થ પ્રેમ, કે જે વ્યક્તિ એમના જીવનમાં હંમેશા ઘૃણા, હંમેશા તોછડાય એનો જ અનુભવ કર્યો છે એમના ગુરુ થકી, એ વ્યક્તિમાં આટલો નિસ્વાર્થ પ્રેમ પાંગરે એ શક્ય નથી. એટલે યોગીજી મહારાજનો પ્રેમ મનાય નહીં, એમ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પણ ભવિષ્યની પેઢી માની નહીં શકે કે એક મનુષ્ય દેહ કરીને 51 વર્ષની ઉંમરે એમને ધર્મધુરા સંભાળી અને પછી આવું જબરજસ્ત વિચરણ કર્યું હોય. ઇટ્સ અ સ્ટેગરિંગ વર્લ્ડ રેકોર્ડ, એક વિશ્વ વિક્રમ છે. કોઈ એક વ્યક્તિ આટલા બધા દેશોમાં, આટલા બધા ગામડાઓ ફરે, આટલા બધા વ્યક્તિઓને વ્યક્તિગત મળે, આટલું મોટું કાર્ય પૃથ્વી ઉપર કરી બતાવે, અને એ બધાની પાછી વચ્ચે પોતાની સાધુતા, નિયમ ધર્મ એમાં લેશ પણ ફેર પડવા ના દે, એટલે આ પણ એક એમના જીવનની એક અદ્વિતીય સિદ્ધિ છે. પણ જો કહેવાનું શું કે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પણ મનાવવું એ અત્યંત અશક્ય છે. આપણે તો 2 દિવસ જો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમના હેક્ટિક શેડ્યુલમાં હતા 70ના દાયકામાં, 80ના દાયકામાં, ત્યારે જો 2 દિવસ ફર્યા હતા, ત્રીજે દિવસે આપણે કે હવે આપણે લબા ચાલીને પાછા ઘેર, ફાવે જ નહીં. રોજના 3-3, 4-4, 5-5 ગામ, અમુક વખત 8 ગામ, 10 ગામ, 11 ગામ, 13 ગામનો રેકોર્ડ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસમાં એક વખત 13 ગામ, 4 જાહેર સભાઓ અને 70 પધરામણીઓ કરેલી, ત્યારે એમની ઉંમર 59 વર્ષની હતી. 59 વર્ષની કોઈ પણ વ્યક્તિને આવું આવો દિવસ એક ફોલો કરાવડાયો હોય ને તો પછી 10 દિવસ સુધી માંદો રહે, ઊભો ના થાય. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે હરિભક્તો માટે આટલો બધો ભીડો વેઠે છે પડે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે, ને તે જ અમારી નાત છે, ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ અમારે રહેવું છે. એટલે મહારાજ કહે છે કે જે ખરેખરા સત્સંગી છે, અને ગમે તેવું એનું સત્સંગમાં માન અપમાન થાય તો પણ સત્સંગમાંથી પાછો પડે નહીં, અને ગમે તેવું દુઃખ આવી પડે તો પણ એનો સત્સંગ દ્રઢ રહે, એવા જે સત્સંગી છે એની માટે શ્રીજી મહારાજ શું કહે છે, ભગવાન પોતે કહે છે કે એ જ અમારે તો સાચા સગાવાલા છે, એ જ અમારી નાત છે. અને મહારાજ શું કહે છે કે આ દેહ કરીને પણ અમારે એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. આવા સત્સંગી આપણને બનાવવા છે શ્રીજી મહારાજે, અને એવા જે સત્સંગી છે એની માટે શ્રીજી મહારાજ કહે છે કે તો અમારા સગાવાલા છે. હવે ભગવાન પોતે આપણને એમના સગા માને કેવું, આપણે તો ભગવાનને માનીએ છીએ પણ એ આપણને માને, પણ આવા સત્સંગી આપણે થવું પડે. એ ગમે તેવું સત્સંગમાં અપમાન થાય તો પણ મન પાછું પડે નહીં. આપણને નાનો મોટો પ્રસંગ બની જાય કે ભાઈ તિથલ મંદિરમાં પાટોત્સવ હતો, અને પાટોત્સવમાં પેલા બે સંતો બધાને બેસાડતા હતા પૂજન વિધિમાં, તે હું ગયો તે મને ઓળખ્યો નહીં, અને મને બરોબર આગલી લાઈનમાં પેલા સાધુએ બેસાડ્યો નહીં, લોખોટું લાગી જાય છે. અમે મંદિરમાં આવ્યા અને રવિસભા પછી ખીચડીનો ઉત્સવ હતો, અને બોલો અમે જમવા માટે ગયા ત્યાં ખીચડી ખલાસ થઈ ગયેલી, આવું આયોજન હોતું હશે?
લો ખોટું લાગી જાય. આવા પ્રસંગો હરિભક્ત

ભક્તોને બને. હવે થાળીમાં આગળ બેસાડ્યો, પાછળ બેસાડ્યો, આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરીને પાટોસોની વિધિનો લાભ લેવાનો હતો ને, પણ કે મને આગળ બેસાડ્યો નહીં. ત્યાં આગળ બેસવા માટે જઈએ છે થિયેટરમાં તો ગમે તે ટિકિટ મળે, ગમે ત્યાં બેસી જાશ. તે પાટોસોમાં કેમ આગલી લાઈનનો આધાર રાખસ, આગ્રહ રાખસ? ત્યાં માનની અપેક્ષા રહેશે. થિયેટરમાં જઈએ તો માનની અપેક્ષા રાખીએ છે કે ના, મને તો પહેલી રોની ટિકિટ આપો તો જ જોઉં. તો પેલો ટિકિટ બારીવાળો શું કહે, શું કહે? રસ્તો દેખાડી દે દરવાજો, કે જો પેલો રસ્તો રહ્યો અહીંથી બહાર છે કે નહીં. અને આપણે ઘરમાં આવીએ છીએ, આખો દિવસ કમાઈને આવીએ છીએ, આમ 8 કલાકની મહેનત કરીને આવીએ છીએ, તો ઘરનો દરવાજો ખોલીને તમારે ધર્મપત્ની એમ હાર લઈને રોજ ઊભા હોય છે, અહો આવો આવો તમે અમારી માટે બહુ કમાવ છો. બાણું ખોલીને જે કોઈ ખોલ્યું હોય, એના પત્નીએ ખોલ્યું હોય, દીકરાઓએ ખોલ્યું હોય, ગમે તે બાણું ખોલીને અંદર ચાલવા માંડે, આવું હોય તો આવવા ને, આવું કંઈ નહીં, આવો આવો એમ કોઈ કહે છે? કોઈ નથી કહેતું. ભાઈ તો રોજનું થયું, રૂટીન થયું. જેમ એ ઘર આપણને પોતાનું મનાણું છે, મંદિર પણ પોતાનું મનાણું હોવું જોઈએ. અને પુરુષોત્તમ નારાયણના દરબારમાં કોને અપેક્ષા રાખવાની? જ્યાં પુરુષોત્તમ નારાયણ ધણી તરીકે બેઠા હોય, શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત બેઠા હોય, એના દરબારમાં આપણને પ્રવેશ મળ્યો છે. આપણા પાલખીવાલા તને બજેટ આવે ને પછી લેક્ચર આપે, બજેટ ઉપર પોતાના અભિપ્રાયો આપે, કરોડોપતિ શેઠિયાઓ જે મર્સિડીઝ ગાડીમાં ફરતા હોય, એસી ઓફિસમાં બેસતા હોય, સેન્ટ્રલ એરકન્ડિશન ઘરમાં રહેતા હોય, એ નાની પાલખીવાળાને સાંભળવા માટે ટિકિટ ન મળે તો આમ બાર બારીએ લટકે, ધક્કામુક્કી થાય. કારણ કે જાણતા હતા કે આમનો એકાદ શબ્દ જો આપણી કંપનીમાં આપણી પોલિસી પ્રમાણે કામમાં આવી ગયો તો લાખો રૂપિયાનો લાભ થશે, એ જાણતા હતા એવું. એટલે ત્યાં એ સ્વાર્થના દાવે એ ત્યાં માનને મૂકીને ઊભા રહેતા હતા. જે રીતે પોતાની ઓફિસમાં પટાવાળાને પણ ટ્રીટ ના કરે ને એવી રીતે પોતે ટ્રીટ થતા હતા. કેમ? ગરજ હતી, સ્વાર્થ હતો કે આપણને અહીંથી કંઈક લાભ થશે. એમ આપણને સત્સંગમાં ગરજ હોય, આપણને સ્વાર્થ હોય કે મારું કલ્યાણ અહીં છે. આ જ શ્રીજી મહારાજને, આ જ પ્રમુખ સ્વામી મહારાજ મારું કલ્યાણ કરવાના, એ સિવાય કોઈ કલ્યાણના કરતલ છે નહીં, તો પછી ત્યાં કેમ માન રહે? મોટો સ્વાર્થ મનાણો હોય તો કેમ પછી ત્યાં અપેક્ષા રહે? કોઈ અપેક્ષા આપણને રહેવી જ ના જોઈએ. યોગીજી મહારાજ એક વાત સભામાં પૂછ્યું કે ગુરુ મહિમા એટલે શું? તે ગરીબભક્ત ઉભા થયા, બાપા અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ શ્રીજી મહારાજને આ પ્રકૃતિ પુરુષથી. યોગીજી મહારાજ કે ગુરુ બેસો બેસો બેસો, બહુ મોટી વ્યાખ્યા નહીં કરવાની. ભાઈ યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ મહિમા એટલે શું? કે તમે ગોંડલ મંદિરમાં આવો અને ઠાકોરજીના દર્શન કરી નીચે ઉતરતા હો અને કોક સાધુ તમને સેવા કરવા માટે બોલાવે, 2 કલાક એ સાધુ જોડે તમે સેવા કરો અને પછી તમે જમવા માટે જાઓ ત્યારે જમવાનું બધું ખૂટી ગયું હોય, ઠંડી દાળ ખાલી થોડી વધી હોય, એ અડધો પડ્યો જ તમને મળે, તે અડધો પડ્યો ઠંડી દાળ પી અને માથે 2 લોટા પાણી પી, હાથમાં માળા લઈને અક્ષરદેરીની પ્રદક્ષિણા ફરતા ફરતા તમે એમ કહો કે ઓહો હો શું અક્ષરદેરી, શું ગોંડલનું મંદિર, અને શું અહીંયા આજે તો બામ 32 કોઠા ટાઢા થઈ ગયા એવો પ્રસાદ મળ્યો, એવું ગાવ એ મહિમા. એ થાય જેમ હલી ગયા નહીં બધા, ત્યારે મહિમા. પ્રકૃતિ પુરુષથી પર તો બધું છે છે જ, અને મહારાજને સ્વામી બેઠા છે, આ સમજાય એ મહિમા. એવા વૈષ્ણવ થઈએ, એવા ભક્ત થઈએ ત્યારે સીધી મહારાજ કહે છે તો મારો એ સગો સાચો. બાકી તો ભગવાનને સંતને ડર લાગે કે આ હારું કાતનું વાસણ જો આમ છટક્યું તો ગયું તો પડ્યું, એ તો પડે ને તૂટે, પણ જેટલાનો પગ એને અડે ને એ બધાને લોહી કાઢે. તો જો એવા ભક્ત નહીં, ભક્ત ખરેખરા થવાનો. તો શ્રીજી મહારાજે, યોગીજી મહારાજે આવી વ્યાખ્યા કરેલી. ભગવાન અને સંતો આપણું બહુ ધ્યાન રાખે છે એ, પણ આપણે આવા ભક્ત થઈએ તો એમની ભક્તવત્સલપણાની જે આમ ધોધ છે પાણીનો, એ આપણને આમ નવરાવી દે, ન્યોછાવર કરી દે આપણને. પણ આવા ભક્ત આપણે થવું પડે. એટલે આપણે આ જ્ઞાન ઉપદેશ પણ શ્રીજી મહારાજે અંત્યને 21માં વચનામૃતમાં આપ્યો છે, એ પણ આપણે અહીંયા વાત થઈ, અને આપણને આપણે બધાએ આપણે આ વાત સમજવાની છે કે આવા ભક્ત આપણે થવાનું છે. પણ જો મહારાજ કહે છે કે એવા જે વૈષ્ણવ છે તો અમારા સગાવાલા છે, હવે તમારા સગાવાલા હોય ને નાનો મોટો પ્રશ્ન ઊભો થયો હોય તો તમે પ્રેમથી એમાં રસ લો છો કે નહીં? સંબંધ હોય તો હો પાછું બોલવા ચાલવાના ઉઠવા બેસવાના, પાછા તમારા વેવાઈ સાથે ને ભાઈ સાથે ને ભત્રીજા સાથે સંબંધ ના હોય તો ક્યારે મુઓ મરતો કે છે એવું થઈ જાય. પણ જો સગાવાલાને સંબંધ હોય, બરાબર જો એકબીજા સાથે લાગણીથી જોડાયેલા હોય, તો એના નાના મોટા સુખ દુઃખના પ્રસંગમાં તમે ત્યાં જઈને ઊભા રહો, એ દુઃખમાંથી મુક્ત થાય એવો પ્રયત્ન કરો, અને બધી રીતે એના વ્યવહારમાં તમે રસ લો. એમ શ્રીજી મહારાજ અને આપણી ગુરુ પરંપરામાં આ એક અદ્વિતીય અંગ ભક્તવત્સલપણાનું આપણને જોવા મળે છે કે દરેક હરિભક્તના નાના મોટા વ્યવહારમાં

એના પ્રશ્નોમાં, એના સાંસારિક પ્રશ્નોમાં રસ લઈ અને પ્રશ્ન પૂરો થઈ જાય અને એને ભગવાન ભજવાનું સુખ આવે એ રીતે પોતે પ્રયત્ન કરે છે. શ્રીજી મહારાજ એક વખત ફરતા ફરતા આધોઈ ગામમાં પધાર્યા કચ્છમાં, અને ત્યાં લાધાજીના દરબારમાં મહારાજ ઉતરેલા. હવે પોતે તો લાધાજી ધામમાં ગયેલા, પણ એમના પત્ની હતા, 60-70 વર્ષની એમની ઉંમર હશે, એમના 4 દીકરાઓ અને 4-4 દીકરાના પણ લગ્ન થઈ ગયા, એમના ઘરે સંતાનો હતા. એમણે શ્રીજી મહારાજને હાથ જોડીને વાત કરી કે મહારાજ, તમે પધાર્યા છો તો અમારે કુટુંબનો પ્રશ્ન છે, તમે સમાધાન કરાવતા જાઓ. મહારાજ કે શું છે? તો કે મહારાજ, મારા 4 દીકરાઓ છે, સત્સંગમાં તો ખૂબ સારા છે, ખૂબ સારું સમજે છે અને ધર્મનું વર્તન છે એમનામાં, પણ વ્યવહારમાં જરા ઓછું સમજે છે. અને હવે લાધાજી ધામમાં ગયા છે અને એમની બધી મિલકતનો ભાગ પાડવાનો છે, તો જો 4 દીકરાઓ ભાગ પાડવા બેસશે ને તો ઝઘડશે, અને ઝઘડશે તો બધાને સંબંધ તૂટશે, કોઈને સંપ નહીં રહે, એટલે કુટુંબ પણ વેરવિખેર થઈ જશે અને કોઈને સત્સંગનો આનંદ નહીં આવે, સત્સંગ પણ ઘસાઈ જશે. માટે તમે આ મારો પ્રશ્ન છે એનું સમાધાન કરતા જાઓ. મહારાજ કે બહુ સારું. ત્યારે શ્રીજી મહારાજ એક દિવસ રાત્રે વાળું પાણી કરીને બેઠા અને લાદાજીના પત્નીને બેસાડ્યા, એટલે કે વૃદ્ધ બાને બેસાડ્યા, 4 દીકરાઓને બેસાડ્યા, 4 દીકરાઓના પત્નીઓ હતા એમને પણ દૂર બેસાડ્યા. અને મહારાજે કહ્યું કે હવે તમારા કુટુંબમાં જેટલી મિલકત છે ને એટલી મને લખાવો. એમ કહી શ્રીજી મહારાજ જાતે એ પેનને પેલો ખડીયો સહી લઈને બેઠા, કાગળને, અને બધા બોલતા જાય કે આવી એક વાડી છે, આટલું આ છે, આ મિલકત છે, ગામમાં આ ઘર છે, મોસાળનું એક આ ઘર છે, બધી વાત લખાઈ. મહારાજ કહેવાય ઢોર કેટલા છે લખાવો, એટલે ઢોર લખાય કે આટલી ભેંસ છે ને આટલી ગાય છે ને આટલા ઘેંટા ને બકરા, બધું લખાયું. બધી મિલકત, કેશ, જ્વેલરી, જમીનો, મકાન બધું મહારાજે લખ્યું. મહારાજ કે એમ કરો હવે તમે બધા જાઓ ને બેઠા. તે મહારાજ લખે કે આ વાડી આપણે અહીં આ ભાગમાં મૂકીએ, પછી આ વાડીની કિંમત આટલી થાય ને આટલી જમીન છે તો અહીં મૂકીએ, પછી પાછા મહારાજ વિચારે કે ના ના આ અહીં મૂકવા દે, પછી આ જોડ મૂકે. એમ કરતા કરતા શ્રીજી મહારાજને મોડી રાત થઈ ગઈ, પણ 4 ભાગ પાડ્યા. તે મહારાજ સુખમુની સાહેબ કે બોલાવો 4 ભાઈઓને. હવે આ તો મધરાત વીતી ગયેલી, બધા સૂઈ ગયેલા, બધાને ઉઠાડીને મહારાજે બોલાયા, આખા કુટુંબને બેસાડ્યા. મહારાજે ફરી વખત બધું વાંચ્યું. મહારાજ કે આ મિલકત મેં બરોબર વેચી છે, તમે સાંભળી લો. એમ કહીને પહેલાં મુખ્ય લિસ્ટ વાંચ્યું મહારાજે. બધા કે બરોબર છે મહારાજ, આટલી મિલકત અમારી છે. મહારાજ કે કોઈના જાણમાં બીજી કોઈ મિલકત રહી જતી એવું છે નહીં ને? તો કે ના. મહારાજ કે જો અમે આવા 4 ભાગ પાડ્યા. એમ કહીને 4-4 ભાગ મહારાજે વાંચ્યા. બધાને સંતોષ થયો કે બરોબર 4 ભાગ શ્રીજી મહારાજે બરોબર પાડ્યા છે. મહારાજ કે જો હવે બધાને મંજૂર છે કે 4 ભાગ સરખા પડ્યા છે? તો કે આ. મહારાજ કે આપણે ઉપર 1-2-3-4 આંકડો લખી નાખીએ, અને પછી 1-2-3-4 એમ 4 ચિઠ્ઠી બનાવીએ, અને ચિઠ્ઠી વાળીને અમે ઉડાડીએ, અને બધાએ એક ચિઠ્ઠી ઉપાડવાની, જેને જે નંબરની ચિઠ્ઠી આવે એ ભાગ એને લઈ લેવાનો. એટલે 4 ભાઈઓ સંમત થાય, બરોબર મહારાજ 4 ભાગ બરોબર પડ્યા છે, તમે ચિઠ્ઠી કાઢો. મહારાજે પોતે 4 ચિઠ્ઠી બનાવી, જાતે પોતે 1-2-3-4 નંબર લખ્યા, હાથમાં લીધી, અને મહારાજે પોતે શફલિંગ કર્યું, જાતે જ શફલિંગ કરીને મહારાજે પોતે ચિઠ્ઠી નાખી. મહારાજ કહેવાય 1-1 ઉપાડો, 1-1 બધાએ ચિઠ્ઠી ઉપાડીને જેને જે ભાગ આવ્યા બધા બહુ રાજી થયા. અને લાધાજીના પત્ની તો એકદમ મહારાજ પાસે આમ ધ્રુસકીને ધ્રુસકી રડી પડ્યા કે મહારાજ, તમે મારા કુટુંબમાં સત્સંગ સાચ્યો અને તમે આ વ્યવહારનો ભાગ કરી આપ્યો ને, તો બધા 4 ભાઈઓ ઝઘડી મરત. પછી એમણે પંચાંગ પ્રણામ કર્યા વૃદ્ધ માતાએ, બધા એમના દીકરાઓએ મહારાજને દંડવત કર્યા, અને બધાએ પોતાના ભાગમાંથી 10-10% ભાગ ધર્માદો એ ત્યાં મહારાજને ગઢડા માટે આપ્યો. આટલી વાત પૂરી થઈને મહારાજે બધાને આશીર્વાદ આપ્યા, ત્યાં કૂકડો બોલ્યો. શું થયું? સવાર પડી ગઈ. મહારાજ એ આસનેથી ઊભા થઈ અને સીધું દાંતણ લઈ અને સ્નાન કરવા માટે પધાર્યા. રાત્રે વાળું પાણી કરીને બેઠેલા 8-8:30-9 વાગે. 4 ભાઈઓની મિલકત વેચવામાં શ્રીજી મહારાજે સવાર કરી. સવાર પડી ગઈ તોય મહારાજ એક આસને બેસીને એક કુટુંબને વ્યવહારિક અનુકૂળતા થઈ જાય અને બધાનો સત્સંગ સચવાઈ જાય એની માટે પોતે આટલો પરિશ્રમ કર્યો. તો જો ભગવાનનું આ ભક્તવત્સલપણું છે કે હરિભક્તોનો વ્યવહાર પોતે સાચવે, એમાં આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે એ પણ આપણા હરિભક્તોનો ખૂબ વ્યવહાર સાચવે છે. તમારામાંથી હમણાં બધાને કીધું હોય કે તમારા કુટુંબમાં કે તમારા વ્યક્તિગત જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજે કોઈ નાના મોટા પ્રશ્નમાં રસ લઈ અને પ્રશ્નનું સમાધાન કરી આપી અને તમને આમ શાંતિ પમાડી એવા કેટલા છે? જો હમણાં કહીએ તો બધા આંગળી ઊંચી કરો, કરો કે નહીં? કાં તો પત્ર દ્વારા, કાં તો ફોન દ્વારા, કાં તો વ્યક્તિગત મુલાકાતમાં, બધી રીતે આપણો વ્યવહાર એમણે સાચવ્યો છે. હજારો કુટુંબો આજે સત્સંગમાં એવા છે કે

એમના ઘરમાં જે તે સમયે એવો પ્રશ્ન આવ્યો, અને જો પ્રમુખ સ્વામી મહારાજે રસ લઈને એ કુટુંબમાં એ પ્રશ્નનું સમાધાન ન કરી આપ્યું હોત તો આજે કુટુંબ વેર વિખેર હોત, આર્થિક રીતે પણ પાયમાલ થઈ જાત, સંબંધોમાં પણ બધા તૂટી જાત, અને સત્સંગમાંથી પણ કદાચ જતા રહેત. એવા હજારો કુટુંબને પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગમાં અને વ્યવહારમાં સાચવ્યા છે. આ એમનું ભક્ત વત્સલપણું છે. પ્રમુખ સ્વામી મહારાજ હમણાં 2004 સાલમાં અમેરિકા પધારેલા, શિકાગોની હ્યુસ્ટનના શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે અહીંથી પધારાને ન્યુયોર્ક હતા. ત્યાં યોગીજી મહારાજના વખતના એક જૂના હરિભક્તે સ્વામી પાસે ખાનગી કરી કે બાપા, મારા 4 સંતાનો અને 2 ભત્રીજા, કે મારો ભાઈ તો ધામમાં ગયો છે પણ મારા 4 સંતાનો અને મારા 2 ભત્રીજા, અમે બધા વ્યવહારમાં ભેગા છીએ, અહીં અમેરિકામાં પણ અમારી મોટલો છે ને મિલકત છે, અને દેશમાં પણ ત્યાં ચરોતરમાં આપણી મિલકતો છે બધી, પણ હું ભાગ પાડવા બેસું છું તો ઝઘડા બહુ થાય છે, બીજી જ મિનિટે બોલાચાલી શરૂ થઈ જાય છે, બૂમબરાડા પાડે છે બધા. 2-3 વખત મેં પ્રયત્ન કર્યો, અમારા સમાજના 2-3 આગેવાનોને સ્પેશિયલ ભારતથી બોલાયા અને બધાને કહ્યું કે આપણે સાથે બેસીને મિલકતના ભાગ પાડીએ, પણ કોઈ ભેગા બેસવા માટે તૈયાર નથી ને ઝઘડા થાય છે. પેલો કે આ આટલું ખાઈ ગયો છે ને, આને આટલા પૈસા વાપરી કાઢ્યા છે ને, આને આનું પઝેશન લઈ લીધું છે ને, આને આટલી બેંક લોન ભરી નથી ને, કેટલા પ્રશ્નો છે, આપ કંઈક દયા કરો. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 2004 સાલમાં કેટલા વર્ષની? 84 વર્ષની. હા, અને સંસ્થાનો કારભાર ઓછો છે, મિની ગવર્મેન્ટ જેવું તંત્ર ચલાવે છે. સ્વામી કે બધાને બોલાવો, આજે સાંજે હું ઠાકોરજી આપણે સાંજે ઉઠું અને મેવો લઈ લઈએ, પછી બધાને બેસાડો. 4:30 વાગે બધાને હાજર કરી દીધા અને 4:30 થી 6:30 2 કલાકે કુટુંબ સાથે સ્વામી બેઠા અને બધાને બોલવા દીધા. સ્વામી કે બધા ઊભા રહેજો, તારે જે બોલવું એ બોલ, તારે મનમાં જે વાત હોય ને બધું બોલ, તું ખચકાટ ના રાખીશ ને શરમ ના રાખીશ, અહીં નહીં બોલે ને પછી પાછળથી બૂમો પાડીશ તો તને પછી બધા ખોટો કહેશે, કે તારે મને જે કહેવું કહી દે બધાની હાજરીમાં, એ બોલે ત્યાં સુધી બધા શાંત રહેવાનું, પછી એનું પત એટલે બીજાને કહેવાય તું બોલ. જેના મનમાં જે હતું ને એકબીજા પ્રત્યે, જે કંઈ રાગદ્વેષ હતા કે જે કંઈ મનમાં હતું કે અસંતોષ હતો, બધું બોલવા દીધું સ્વામી. એટલે મૂળ તો સ્વામીને કેટલું કયા લેવલ ઉપર શું પહોંચ્યું છે જાણવું તો પડે ને પહેલાં. અને પછી સ્વામી કે હવે આપણે વડીલને બેસાડ્યા, સ્વામી કે હવે આપણે બધી મિલકતના લિસ્ટ કરો, જેમ શ્રીજી મહારાજ લિસ્ટ કરવા બેઠા એમ પ્રમુખ સ્વામી મહારાજે લિસ્ટ કરાવડાયું. અને બધા બોલતા કે આ એક મોટલ છે, વોશિંગ્ટનમાં એક મકાન છે, દેશમાં નડિયાદમાં એક મકાન છે, બધું બોલ્યા. આખું લિસ્ટ બન્યું, ત્યાં સભામાં જવાનો ટાઈમ થયો. સ્વામી કહેવાય સભામાં જઈને કાલે હમણાં સભા પતી જાય, પછી સભાપતિને હું જમવા જાઉં, તમે લોકો ચા બધા ભાઈઓ જમી લેજો અને જમીન તરત તાત્કાલિક મળો. અને સ્વામી ધર્મચરણ સાંજ કે મુલાકાત બંધ રાખજો, કોઈ પત્ર કે ફેક્સ કે ફોન મને આપતા નહીં. અને ના, સભા પૂરી થઈ જમી રહ્યા, પાછા બધાને બોલાયા. 9 વાગે તો બોલાયા, તો પાછા 9 થી 11:45 બેઠા. એમાં જેને જે વાત હતી બધી વાત થઈને બધી મિલકત લખાણી ને એની કિંમત લખાણી, કિંમતમાં પાછું એકબીજાને ડિફરન્સ પડે. પેલા કે ના સ્વામી આની કિંમત આની $4,00,000 થાય, કે ના સ્વામી આની કિંમત છે ને $4,50,000 થાય, મેં હમણાં ભાવ કઢાયો હતો કે. એટલે પાછું એમાં સમાધાન કરાવવાનું, નાની નાની વાતમાં. આ તો ભાગ પાડવા બેસે ને વ્યવહાર એટલે તો કેટલી મોટી તકલીફ થાય. કુટુંબની મોટામાં મોટી પરીક્ષા ભાગ પાડે ને ત્યારે થઈ જાય. હવે આ પ્રશ્ન પણ સ્વામી પાછા બેઠા. સ્વામી કહેવાય કાલ સવાર બેસશો. સવાર બેઠા, બપોરે બેઠા, સાંજે બેઠા. પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે જ્યારે નિર્ણય લેવા માટે મિટિંગમાં બેઠા, ત્યાં સુધીમાં 7 મિટિંગમાં પ્રમુખ સ્વામી મહારાજે ઓછામાં ઓછા 10 કલાક કાઢેલા. 7 બેઠકમાં 10 કલાક પ્રમુખ સ્વામી મહારાજે આ કુટુંબ માટે કાઢેલા. અને પછી છેલ્લે સ્વામી કે જો આવી રીતે ભાગ પડ્યો છે અને આવી રીતે 6 ભાગ પાડીએ છીએ, અને 6 ભાગ પાડીને બધાને બતાવ્યા, બધા પ્રેમથી રાજી થયા અને બધાએ સ્વામીનામ દંડવત કર્યા. પેલા હરિભક્તો સ્વામી પાસે રડી પડ્યા, જેમ લાદાજીના પત્ની મહારાજ પાસે રડી પડેલા એમ સ્વામી પાસે રડી પડ્યા. સ્વામી તમે આ મારા કુટુંબમાં સત્સંગ સાચ્યો ને વ્યવહાર સાચ્યો, બાકી કોઈ રીતે આ ભાગ પડે મતો નહીં, અને એમાંય જો મારો દેહ પડી જાત, હું ધામમાં જાત, તો પાછળથી તો આ લોકો બધા ઝઘડી જ પરત. આ તો હું છું એટલે બહુ ઝઘડતા નહોતા, અને અડધું પોણું મારા નામે છે એટલે બધું હાથમાં રહેતું હતું, બાકી હું ના આવતો તો બધું ઝઘડી પૂરું કરી નાખતા આ લોકો, પણ તમે મારા કુટુંબમાં સત્સંગ સાચ્યો. સ્વામી કે સાચવીએ જ ને, તમે જોગી મહારાજની સેવા કેટલી કરી છે, જોગી મહારાજના વચને તમે બધી સેવા કરી છે, તો અમે તમારો વ્યવહાર સાચવીએ જ ને. પણ બધા ભાઈઓ રાજી થાય એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે સમાધાન કરી આપ્યું. તો જેમ શ્રીજી મહારાજ આવી રીતે હરિભક્તોના પ્રશ્નોમાં રસ લેતા અને એનું સમાધાન કરી આપતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ રસ લઈને સમાધાન કરી આપે છે, કારણ કે પોતે ભક્ત વત્સલ છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985માં લંડનમાં હતા, અને પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે જે પુસ્તક લખ્યું છે આપણા સંપ્રદાય ઉપર, એક રિસર્ચ થીસીસ છે,
ધ ન્યુ ફેસ ઓફ હિન્દુઇઝમ ધ સ્વામિનારાયણ સેક્ટ. એ પુસ્તક અંતર્ગત એમણે પ્રમુખ સ્વામી મહારાજનો એક બહુ જ સુદીર્ઘ ઇન્ટરવ્યૂ લીધેલો છે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણા બધા પ્રશ્નો એમણે પૂછ્યા, જેમાં એક પ્રશ્ન આ સંબંધી એમણે પૂછ્યો છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, બહુ ફેન્ટાસ્ટિક પ્રશ્ન છે, બહુ એમણે પૂછ્યો છે, એ કે તમે છે ને 6 ચોપડી ભણેલા છો, તમે જ્યારે સાધુ થયા 18 વર્ષની ઉંમરે તમને કોઈ વ્યવહાર સંબંધી અનુભવ નહોતો, તમે લગ્ન પણ નથી કર્યા. જો પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે તમે લગ્ન નથી કર્યા, તમને લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી, તમે તમારા સંતાનો કોઈ છે નહીં, કારણ કે લગ્ન નથી કર્યા સંતાન ઉછેરનો તમને કોઈ અનુભવ નથી, તમે કોઈ દુકાન નથી ચલાવી, નોકરી નથી કરી, ધંધો નથી કર્યો, કારખાનું નથી ચલાવ્યું, એટલે તમને એ વ્યવહાર સંબંધી એ પણ કોઈ અનુભવ નથી, તમે કોઈ બાંધકામ કર્યું નથી એટલે બાંધકામ સંબંધી કોઈ અનુભવ નથી, તમે કોઈ જમીનની લેવડ દેવડ કરી નથી એટલે કોઈ એની અનુભવ નથી. એટલે કે સાધુ થયા પહેલાં અને પછી તમે સાધુ થઈ ગયા, તમારે ભજન કરવાનું હોય, ભક્તિ કરવાની હોય, કથા કરવાની હોય, પારાયણ કરવાની, લોકોને આશીર્વાદ આપવાના હોય, તમે તમારી સંસ્થાનો વ્યવહાર તો તમારી જવાબદારી છે ને ચલાવે બરોબર છે, પણ આ લાખો હરિભક્તોને આ પ્રશ્નો હોય છે ને વ્યવહારના, સેજ વધારજો ને, લાખો હરિભક્તોને આ વ્યવહારના પ્રશ્નો હોય છે, તમે એમાં ઊંડો રસ લઈ અને પ્રશ્નનું સમાધાન કરવા માટે બેસો છો અને એમાં છૂટથી તમે હા ના કરો છો. પેલો કહો કે સ્વામી આવી રીતે મારે દુકાન ચાલે છે પણ આવી રીતે ભાગીદારીમાં અહીંયા પૈસા રોકવાના થાય છે તો દુકાન વેચું તો ભાગીદારી થાય એમ છે, દુકાન વેચું કે ના વેચું, અને તમે આમ થડકાટ વગર હા વેચી નાખ, કાં તો એમ કહો ના નથી વેચ્યું આપણે દુકાન છે બરોબર છે, જે હા કે નામ થડકાટ વગર કરો છો અને આટલા પ્રમાણમાં આમ લાઈન લાગી હોય સવાર બપોર સાંજ, તો તમે શેને આધારે કરો છો? કારણ કે આ એકેય વાતનો તમને કોઈ જાતનો અનુભવ નથી. જો સમજે ને પ્રશ્ન બહુ ઇન્ટેલિજન્ટ પૂછ્યો છે કે જે વાતનો તમને અનુભવ જ ના હોય એ વાતમાં તમે કેવી રીતે લોકોને સલાહ આપી શકો? હા આપણે દોઢ ડાયા હોઈએ તો સલાહ આપીએ પાછા, ઘણા કોઈ વાતનો અનુભવ ના, કોઈક પૂછે ને હા એ તો પછી આમ કરનાક ને આમ કરનાક ને, અરે તને 5 પૈસાની હું જ પડતી નથી ને, પણ એવું આપણને ટેવ હોય છે. વન ડે ઇન્ટરનેશનલ પૂરી થાય ક્રિકેટની, ત્યારે પાનના ગલ્લે બેઠા બેઠા લોકો શું ચર્ચા કરે, વન ડે પૂરી થાય ને તરત 1/2 કલાકમાં બધા પાનના ગલ્લે ભેગા થઈ જાય. ખોટો હવે, સચિન તેંડુલકર બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો અને ત્યાં બેટ ફેરવવાની શું જરૂર હતી, પકડાઈ જ જાય ને વિકેટ કીપર પાસે. સચિનને ખબર નહીં હમણાં આમ નથી, બોલ સ્ટમ્પની બહાર જઈને રમતા ફાવતું નથી, તો તને ફાવે તું જાજા. હા તો સચિન તેંડુલકર ઉપર કોમેન્ટ કરે, દુનિયાના બધા ગ્રાઉન્ડ ઉપર એને સેન્ચુરી મારે છે, દુનિયાના બધા ટેસ્ટ પ્લેઇંગ નેશન સામે એને સેન્ચુરી મારી છે, વન ડે ઇન્ટરનેશનલમાં 39 સેન્ચુરી કરી છે, દુનિયાનો સ્ટાર ગ્રેટેસ્ટ બેટ્સમેન કહેવાય છે, એની ભૂલ તું કાઢમાં, તું ગ્રાઉન્ડ ઉપર જઈને ઊભો તો રહે. એકવાર પેલો બ્રેટ લી 99 માઇલ પર શોએબ અખ્તર 95 માઇલ ઉપર નાખતો હોય ને, તું એને દોડતા જોવે ને કાર્યક્રમ પૂરો થઈ જાય. શોએબ અખ્તર નાખે ને આમ બ્રેટ લી કે પેલો ન્યુઝીલેન્ડનો શેન બોન્ડ છે ફાસ્ટ બોલર, એમ દોડવાનું શરૂ કરે ને ત્યાં આપણા કાર્યક્રમ પૂરા થઈ જાય. અને પછી આપણે ફરિયાદ કરીએ અમ્પાયરને કે આ બોલર છે ને દોડીને એક્શન કરીને જતો રહે છે, નાખતો નથી. શું નાખતો નથી? તમને દેખાતું નથી ખબર છે પાછળ જો શું થયું, એક સ્ટમ્પ ઊભું ના હોય અને પાનના ગલ્લે ઊભો ઊભો ચર્ચા કરે. સચિન તેંડુલકર આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પમાં જે ફ્લિક મારવા ના જવાય, પછી ફર્સ્ટ સ્લિપમાં પકડાઈ જ જાય ને. ભાઈ તારે તારી શેરીમાં અહીંયા દિવાલ ઉપર ચોકથી પેલા કોલસાથી સ્ટમ્પ દોરીને રમવાનું હોય, એનાથી વધારે તારે કોમેન્ટ ના કરાય. પેલો મીઠાળો લારી ફેરવતો હોય ને 5 રૂપિયા કિલો મીઠું વેચતો હોય ને, એટલે કે ટાટા આયોડાઇઝ સોલ્ટ છે ને એનો પ્રીમિયમ ઇસ્યુ બહાર આવે છે, એમાં કામ જરૂર નહોતી. હવે તારે હાંજ પડે તકલીફ પડે છે તું એની ટીકા ના કર. 25મી તારીખે તારા બૈરા ઘરે બૂમો પાડે છે, શાકના તેલના નથી વધતા, તું એનું કંઈક પૂરું કર પહેલા, પછી ટાટા આયોડાઇઝ સોલ્ટનો ઇસ્યુ બહાર પડે છે પબ્લિક ઇસ્યુ, એની ચિંતા કરતું. પણ લોકોને આવું હોય છે એટલે દોઢ ડાયા, એટલે એવી લોકો ચર્ચા આપે. એટલે આ બધું પેલાના માનસમાં હોય ને, રેમન્ડ વિલિયમ્સના મનમાં. એટલે એને પ્રમુખ સાહેબ મારે પૂછ્યું, તમે તમને કોઈ અનુભવ નથી ને તમે કેમ સલાહ આપો છો આટલી બધી, શેના આધારે તમે સલાહ આપો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું વાક્ય બોલ્યા છે, સ્વામી કે અમારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવે અને અમને પ્રશ્ન કે સ્વામી મારે આવો પ્રશ્ન છે, એનો પ્રશ્ન સાંભળીને અમે મનોમન અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ આ તમારો આશ્રિત ભક્ત છે તો જેમ એનું દુઃખ દૂર થાય એમ તમે મને સુજાડો, પછી અમારા ઈષ્ટદેવ અમને જે સુજાડે એ અમે બોલી જઈએ છીએ. કેટલી મોટી વાત કહેવાય! દેટ મીન્સ ગોડ ઇઝ આન્સરિંગ થ્રુ હિમ, ભગવાન એમના દ્વારા આપણને જવાબ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ નથી બોલતા, સાક્ષાત શ્રીજી મહારાજ બોલે છે.
સ્વામી કે અમને જે સુજાણ અમે બોલી જઈએ છીએ. ઇમિડિયેટલી બીજો પ્રશ્ન રેમન્ડ વિલિયમ્સે પૂછ્યો કે તમે કોઈ હરિભક્ત તમારી પાસે આવ્યા હોય તમને પ્રશ્ન પૂછે કે મારી દીકરીનું લગ્ન આ ઠેકાણે અમે કરીએ છીએ, જોયું છે, અનુકૂળ છે, આવી રીતે આ નાનો મોટો ભણેલા હતા જે સામે છોકરો આટલું ભણેલો છે અને બધું તમે કહે અને પછી તમે આશીર્વાદ આપો કે આજે કરજો ભાઈ સુખી થશે, પછી આમ હરિભક્ત આમ નીકળી જાય, પાછળથી તમને આમ અફસોસ થાય છે કે મેં આ લગ્નની હા પાડીને આશીર્વાદ આપ્યા એના કરતાં ના કીધું હોત તો સારું હતું, લાઈ બોલાઈને કીધું કે ના નથી કરવું એમ, એવું તમને થાય છે? જો આ કઈ વ્યક્તિને પૂછે છે, 1985 સુધીમાં જે વ્યક્તિએ 1 મિલિયન એક એટલે 10 લાખથી વધારે નિર્ણયો હરિભક્તોના જીવનમાં આપ્યા છે, એમને આ પ્રશ્ન પૂછે કે તમને કોઈ તમારા નિર્ણય ઉપર અફસોસ થાય છે, ત્યારે પ્રમુખ સ્વામી મારા આમ સ્પોન્ટેનિયસલી અને કોન્ફિડન્ટલી બોલ્યા, સ્વામી કે મને કોઈ અફસોસ જ નથી. અમે મહારાજને અમારા ગુરુ જોગી મહારાજને સંભાળીને જવાબ આપીએ છીએ, અમારે કોઈ દિવસ હાની ના અને નાની હાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. એકવાર કહી દઈએ મહારાજને સંભાળીને એટલે મહારાજ એનું સારું જ કરે. હવે દુનિયામાં 6 બધી વસ્તીમાં એક વ્યક્તિ એવી લઈ આવો કે જેમ કે મારા જીવનમાં જે મેં નિર્ણયો લીધા છે એમાં મને અફસોસ નથી. તમારામાંથી ઘણા બધાને પૂછે ને તો ઘણા તો એમ જ કહે જે જીવનમાં મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ અફસોસ હશે, કે તે દાડે ઉત્સાહમાં ઉત્સાહમાં છાતી કાઢીને હાર પહેરી લીધો ફોટા પડાવવા સારું અને પછી અફસોસના પાર નથી ઘણા બધાને તો ખબર છે, રડતા રડતા સંતો પાસે આવે તે દાડે ખોટો હાર પહેરી લીધો કે છે મોટો ચડીને અને વિડીયો ઉતરતી હતી માંડવે બેસી ગયો પણ ઉપાધિને પાર નથી. પ્રમુખ સાહેબ મારા કોઈ અફસોસ નહીં. અને પ્રશ્નો બધા જે આવે છે પ્રમુખ સાહેબ મહારાજ પાસે, આપણે અહીંયા જેટલા હોલમાં બધા બેઠા છીએ ને આપણા બધાના જીવનના બધા પ્રશ્નો ભેગા કરીએ ને એ પ્રમુખ સાહેબ મહારાજને એક અઠવાડિયે અટેન્ડ કરવાના થાય છે, 85 વર્ષની ઉંમરે. પણ અત્યારે પ્રમુખ સાહેબ મહારાજને એક સાધુ તરીકે હમણાં મૂકી દો, પ્રમુખ સાહેબ મહારાજને ભગવાનના અખંડધારક સંત એ બધી વાતો હમણાં આપણે નથી સમજવી. એમની જે આ વ્યવહાર કુશળતા છે, એ જે પ્રશ્નને સમજી શકે છે, એ પ્રશ્નનું નિરાકરણ કરી આપી શકે છે, એ બુદ્ધિશક્તિના તોલે પણ કોઈ ના આવી શકે. આપણને ક્યાં કોઈ હવારે પોણે ઉઠીને 2 જણા પૂછવા આવે છે? 2 જણા આપણું મોઢું જોવા આવે છે? અને પ્રમુખ સાહેબ મહારાજને સવારના પોરમાં મળવા માટે લાઈન કેવી હોય છે? દેખાય છે આપણા જેવા જ ને, પ્રમુખ સાહેબ બોલે, ચાલે, ઉઠે, બેસે, હરે ફરે, પણ સવારે આમ 9 વાગે એમનો નાસ્તો પતે ત્યારે આમ 150 જણાની લાઈન હોય અને એમાંથી 5-25% તો પાછા બારગામથી બધા આવ્યા હોય, કટોકટીના પ્રશ્નો ઊભા થયા હોય એટલે આવ્યા હોય, બપોરે જમીને 1 વાગે બેસે પછી 1/2 કલાક મુલાકાત ચારે લાઈન ઊભી હોય બહાર, આમ ઉતારાની બહાર એમના રૂમની બહાર આમ લો લાઈન ઊભી હોય, સાંજે પાછું એ ચાલુ હોય. તો કેમ, લોકોને વિશ્વાસ છે એમનામાં, શ્રદ્ધા છે એટલે આવે છે. તો જો સ્વામી પાસે પ્રશ્નો, એક સેમ્પલ પ્રશ્ન તમારી પાસે રજૂ કરું, હવે બધા વિચારજો તમારાનો ઉત્તર શું આપવાનો. પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈ હરિભક્ત આવે, અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ હોય ને પેલા હરિભક્ત આવે સવારના પોરમાં સાબરકાંઠાથી બસ પકડીને 4 વાગ્યાની બસ પકડી હોય અને સ્વામી અલ્પાર પતા અને પછી લાઈનમાં વ્યક્તિગત મુલાકાત માટે આવીને સ્વામી પાસે કે બાપા મારે એક પ્રશ્ન થયો છે, સ્વામી પૂછે શું? આ એક સેમ્પલ રજૂ કરું છું, એક્ઝામ્પલ રજૂ કરું છું. એ કે સ્વામી મારે, હું સરકારી નોકરી કરું છું અને સાબરકાંઠામાં અત્યારે છું અને મને પ્રમોશન મળ્યું છે એટલે મારો પગાર પણ વધારો થશે, 1500-2000 જેટલો મારો પગાર વધશે, મારે એની બહુ જરૂર છે પગાર વધારો થાય એની, દીકરો દીકરી બે 10મા 12મા ધોરણમાં ભણે છે એ લોકોની ટ્યુશનની ફી હોય બીજું ત્રીજું એટલે પગાર વધે એ બહુ જરૂરી છે એટલે પ્રમોશન તો મારે જોઈએ છે, પણ પ્રશ્ન એ છે કે પ્રમોશન મને આપે તો મારે સાબરકાંઠાથી નવસારી જવું પડે, નવસારી જવામાં મને વાંધો નથી પણ મારા દીકરાને દીકરી 10મા 12મા ધોરણમાં છે અને બંનેને બોર્ડની એક્ઝામ છે અને ડિસેમ્બર મહિનો આવે છે, 2-3 મહિના પછી માર્ચમાં એ લોકોની બંનેની બોર્ડની પરીક્ષા છે, બે ભણવામાં હોશિયાર છે પણ જો અત્યારે ટ્રાન્સફર લઈને નવસારી જાઉં તો પાછળ દીકરો દીકરી અહીં રહી શકે એવા કોઈ સગાવાળાનું ઘર નથી, સ્કૂલમાં ભણે છે એની માટે કોઈ હોસ્ટેલની વ્યવસ્થા નથી, પાછળ બંનેને એકલા મૂકીને જઈએ તો કોઈ ધ્યાન રાખનાર ન હોય તો એમને બધી ખાવા પીવાની, ઉઠવા બેસવાની, વાંચવાની બધી તકલીફ પડે અને જો સાથે લઈને જઈએ અહીંથી એડમિશન કઢાવીને તો ત્યાં પછી એડમિશનના પ્રોબ્લેમ અને કદાચ એડમિશન મળી ગયું ત્યાં નવસારીમાં તોય પાછો અમુક કોર્સ અહીંયા ચાલી ગયો હોય આ સ્કૂલમાં એ ત્યાં હજી ન ચાલ્યો હોય, અહીં ન ચાલ્યો હોય એ ત્યાં વળી ચાલી ગયો હોય તો મોટો પ્રશ્ન, ટ્યુશનના સાહેબો બદલી નાખવા પડે, હવે નવી જગ્યા, નવા સાહેબો, નવું ટ્યુશન એ બધું પાછું અનુકૂળ આવે ન આવે અને આમાં તો 1-2 શું 2 માર્કનો પણ ફેર પડે તો મેડિકલ એન્જિનિયરિંગ એડમિશન હાથમાં જતા રહે, એટલે એક બાજુ એ પ્રશ્ન છે અને એ પ્રશ્નનું ધ્યાન રાખીને જો હું અત્યારે પ્રમોશન ના લઉં તો બીજું પ્રમોશન મને 7 વર્ષે મળે અને પગાર વધારો અટકી જાય ને 7 વર્ષે પાછો પગાર વધારો આવે
તો હું શું કરું, બદલી લઈને જઉં કે ના જઉં? આ થઈ ગયા બધા મોઢા શબ્દ થઈ ગયા કે નહીં, બધા સૂજે છે, આમાં કઈ સૂજે છે? આ પ્રશ્ન આપણે રજૂ થયો સેમ્પલ ક્વેશ્ચન, એમાં કોઈને કઈ સૂજે છે શું બોલવું? જો આમ દેખાય છે ને બધા ચહેરા આમ થઈ ગયા કે આમાં કઈ થાય એમ નથી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એવરી સેકન્ડ આ પ્રશ્ન આવે છે, અને આમ લાઈન હોય 150 ભક્તોની, બધા પ્રશ્નો લઈને ઉભા હોય, અને પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રશ્ન સાંભળે, ધ મોમેન્ટ ધ ક્વેશ્ચન એન્ડ્સ હી સ્ટાર્ટ્સ આન્સરિંગ. બુદ્ધિશક્તિ એમની કેવી છે, એનાથી વિશેષ આપણને આ વાતની પ્રતીતિ આવે કે ભગવાન એમનામાં પ્રેરણા કરીને આપણને કહે છે. સ્વામી તરત સ્પોન્ટેનિયસલી, પ્રમુખ સ્વામી મહારાજ એમ કે હવે આપણને આ પ્રશ્ન પૂછે તો આપણે શું કહીએ કે દોસ્ત એમ કરને, તું વિચાર ને હું વિચારું કંઈક, પહેલો જવાબ આપણો આ હોય. એટલે વિચારવાનું નથી, કટોકટીનું છે. કાલ સવારે 11 વાગે મારા સાહેબ પાસે જઈને સહી કરવાની છે કે હું ઓર્ડર સ્વીકારું કે ના સ્વીકારું પ્રમોશનનો, એ ઓર્ડર સહી કરવાનો છે. અને રાત્રે 9 વાગે કાલ સવારે 11 વાગે ઘરમાં બધા તૈન દાળાથી ખાતા પીતા વગરના ધ્યાન ધરાશે. ખાતા આપણે શું કહીએ કે દોસ્ત એમ કર, તું છે ને એક નિર્ણય લઈ લે, પછી આપણે હું તારી સાથે છું. પણ બિચારાથી નિર્ણય નથી લેવાતો એટલે જ પ્રશ્ન છે. બોલો આવા પ્રશ્ન આપણે આપણો સગ્ગો ભાઈ હોય કે ભાણિયા ભત્રીજા હોય કે મિત્ર હોય શું કરી શકીએ? કંઈ ના થાય આપણા જેવું, આપણી બુદ્ધિ લોક થઈ જાય. અને પ્રમુખ સાહેબ મહારાજ પાસે પેલો આવ્યો હોય સવારના પોરમાં 4 વાગ્યાની બસમાં બેહીને આવ્યો હોય સાબરકાંઠાથી અમદાવાદ થાકેલો પાકેલો, તો આવા આવા જવાબના અપેક્ષા આવ્યા હોય? સ્વામી એમ કે તું એમ કર વિચાર પછી હું તને કહું, તો એ તો ઘરે કરતા જ હતા, તમારા પાસે આવ્યા શું કરવા? સ્વામી એમ કે, સ્વામીને પાછું એવું ના પોસાય કે એમ કર તું મને સાંજે મળ, એટલે સાંજે જેવા બીજા હો તો ઊભા જ રહેવાના છે. એમય ના કહેવાય કે તું કાલે આવજે, પેલો બિચારો માંડ એક દાડો લઈને આવ્યો, પૂજા લીધા વગર આવ્યો હોય, બપોર નીકળી જ જવાનો હોય. સ્વામી હેઝ ટુ ગીવ ધ આન્સર, એમને જવાબ આપવાનો જ છે. અને એ પાછું પ્રમુખ સાહેબ મહારાજ એમ કે એમ કર હવે એમ કર તું થોડીક વાર વિચાર ને હું વિચારું. કોઈ દિવસ પ્રમુખ સાહેબ મહારાજે પ્રશ્ન સાંભળે પછી વિચારતા જોયા છે કે હું આમ બેસીને આમ દાઢી હાથ દઈને આમ વિચારતા કે હવે આપણે શું કરશું શું કરશું શું કરશું એવું કરે છે? સ્પોન્ટેનિયસલી તરત જ સીધો ધબો, આમ પેલાનો પ્રશ્ન પૂરો થાય ને ત્યાં તો હાથ ઊંચો થઈ જ ગયો હોય, એ મહારાજની પ્રેરણા છે. હાથ ઊંચો થઈ જાય મારી જાય ધબકા, વાંધો નહીં, મહારાજના આશીર્વાદ છે, તું તાર જા નવસારી, બધું સારું થઈ જશે, અમે પ્રાર્થના કરશું, ભણવાનું સારું થઈ જાય, મહારાજ દયા કરશે, જા. ગયો પેલો આમ દઈને બહાર, અને પેલો બહાર જાય એટલે એને કટોકટી હોય. ઘરે પેલા એના પત્ની બે દીકરા દીકરી બે હવાના પોરમાં નિર્જળા કરીને બધા 3 જણા બેઠા હોય, માળા હાથમાં લઈને કે શું પાપા શું કહેશે, શું કહેશે સ્વામી, શું કીધું હશે? અને પેલો બહાર નીકળી પીસીઓમાંથી ફોન કરે, બાપાએ કીધું નવસારી જવાનું, સારું ચલો એક નિર્ણય તો આવી ગયો, એમ બધા રાજી થઈ જાય. અને બિસ્તરા પોટલા લબા ચલાવીને આર્મી નેવી ને એરફોર્સ 3 જણા નવસારી. તો આ એક પ્રશ્નની રજૂઆત કરી, આવી હાર માળા હોય પ્રમુખ સાંઈ મહારાજ, અને આ પ્રશ્નના સમાધાન કરે. જો દુનિયાના કોઈ ધર્મગુરુ આ નથી કરતા, હા, ઓન્લી પ્રમુખ સ્વામી મહારાજ. કોઈ આમાં રિસ્ક ના લે, બધાને પાટ ઉપર બેસીને કથા કરવી ગમે, વાવાર કરવી ગમે, વખાણ કરવા ગમે અને હાર પહેરવા ગમે. હરિભક્તોને પોતાના આશ્રિતના વ્યવહારિક પ્રશ્નોમાં રસ લઈને સમાધાન કરી આપવું, નો બડી ટેક્સ ધ રિસ્ક. કોઈ ધર્મગુરુ આ જોખમ નથી લેતા, કારણ કે એમાં તો શિષ્ય ખોવાની વાત આવે. એ કે હા તું તારું દુકાન વેચી, તું તાર સરકારી નોકરી છોડી દે અને તારા મિત્ર છે ભાગીદાર થાય છે તો એમાં દુકાન તું કરજે, જા આશીર્વાદ છે. પછી દુકાન ના ચાલી તો ના ચાલેનો વાંધો નહીં, એમાં એનો મિત્ર દગો દઈને પૈસા લઈને જતો રહેતો. એક તો VRS લીધું અને એના માન 18 લાખ આવ્યો અને એમાંથી 10 લાખ ઇન્વેસ્ટ કર્યો, પેલો લઈને જતો રહેતો. તો પેલો શિષ્ય ખોવે ખબર, ધર્મગુરુ. એકવાર એને કીધું કે તું સરકારી નોકરી છોડીને લે આશીર્વાદ છે, દુકાન લઈ લે, પછી દુકાન ના ચાલી તોય પાછો સ્વામી પાસે આવે તોય આશીર્વાદ આપવાના. દુકાનમાં પાછો હાર્ડવેરનું કરતો ને એમાં પ્લમ્બિંગનું ઘૂસાડવું હોય તો પ્રમુખ સાહેબ મારી પાસે આશીર્વાદ લેવા આવે. આ બધું જ પ્રમુખ સાહેબને ખબર છે કે હું એકવાર એને એક કામ માટે હા પાડીશ એટલે એના પેટા વિભાગમાં બીજા 6 કામ મારી પાસે લઈને આવવાનો છે આવતા 2.5 વર્ષમાં. એ બધું એ જાણે છે તો એ રસ લે છે. કેમ? એ ત્રીજો પ્રશ્ન સીધો રેમન્ડ વિલિયમ્સે પૂછ્યો, વિથ વોટ ઇન્ટેન્શન. બહુ જ ફાઇન ક્વેશ્ચન પૂછ્યો કે કયા હેતુથી તમે એક ધર્મગુરુ, એક સાધુ, એક ત્યાગી હોવા છતાં તમારા હરિભક્તો જે ગ્રસ્ત છે એના વ્યવહારિક પ્રશ્નોમાં તમે રસ લો છો? અને ત્રીજા પ્રશ્નનો જવાબ પણ પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ આપ્યો. સ્વામી કે અમે હરિભક્તોના પ્રશ્નમાં એટલા માટે રસ લઈએ છીએ કે એને કોઈ વ્યવહારિક દુઃખ હોય અને કોઈ જગ્યાને ઠાલવવાનો એની જગ્યા ના મળતી હોય, અમારી પાસે ઠાલવે તો એનું મન હળવું થઈ જાય અને અમે અમારા ઈષ્ટદેવને સંભાળીને એને ઉત્તર કરીએ, આશ્વાસન આપીએ, સમાધાન કરીએ આપીએ અને આશીર્વાદ આપીએ તો એને માનસિક રીતે ઘણી રાહત થઈ જાય, એના પ્રશ્નનું સમાધાન પણ એને મળી જાય, એને એક રસ્તો મળી જાય બીજો ગૂંચવાતો હોય તો, અને કાર્ય કરવા મંડી પડે તો એના એ પ્રશ્નનું સમાધાન થઈ જાય તો એને ભગવાન અને સંતમાં પ્રીતિ વધે
એને સત્સંગ કરવાની દ્રઢતા વધે અને ભગવાનનું ભજન એને પ્રશ્ન ઓછા હોય તો સારું કરી શકે એટલે અમે વ્યવહારિક પ્રશ્નમાં રસ લઈએ છીએ. જો આ શું કહેવાય? આ એનું ભક્ત વત્સલપણું કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ બોચાસનમાં તને એક વખત સંતોએ કીધું કે સ્વામી હવે તમારે પણ પોપ જેવું કરવાનું, શનિ રવિ એક વખત જે શિખર મંદિરમાં રહેતા હોય ત્યાં ગેલેરીમાં બહાર આવવાનું અને આમ હાથ ઊંચો કરી દેવાનું, આમ આમ આમ આટલા બધા બેઠા હોય એમાં આમ આમ કરી દેવાનું. એમાં બધા વ્યક્તિગત દર્શન સમજી લેવાના, કથા સમજી લેવાની, ચરણ સ્પર્શ સમજી લેવાના, પત્ર લેખન આવી ગયું, ફોન આવી ગયું, બધું આવી ગયું. સ્વામી આમ સાંભળી રહ્યા. વિવેક સાગર સ્વામીએ કહ્યું, યોગીચરણ સ્વામી ઊભા હતા, બીજા એક બે સંતો ઊભા હતા, બધાએ સૂર પુરાવ્યો કે હા સ્વામી હવે તો એવું જ કરવા જેવું, તમારી ઉંમર અત્યારે 82 વર્ષની થઈ, 3-4 વર્ષ પહેલાંની વાત છે. સ્વામી આમ સાંભળી રહ્યા ને પછી સ્વામી એકદમ ભાવાદ્રભ મુખારવિંદે, એમની આંખોમાં એકદમ કરુણા, આમ હરિભક્તો માટે પ્રેમ છલકાતો હતો. સ્વામી બોલ્યા, પલંગ ઉપર બેઠા હતા, ચોકઠું કાઢી નાખેલું અને સુવાનો જ આમ તૈયારી જ હતી. સ્વામી કે જુઓ, આપણા સંપ્રદાયમાં એ રીત નથી, જેની જે રીત હોય એ પ્રમાણે ચાલતા હોય, પણ આપણે તો મહારાજના વખતથી હરિભક્તોના પ્રશ્નમાં રસ લેવો અને હળીમળીને રહેવું એ આપણા સંપ્રદાયની રીત છે. પછી બીજું વાક્ય બોલ્યા સ્વામી કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષની ઉંમર સુધી હરિભક્તોને રાજી કરતા જોયા છે, મેં જોગી મહારાજને 80 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં બેસીને સભામાં જતા જોયા છે, તો મારાથી પગ વાળીને બેસાય નહીં, અને હું બેસું એક જગ્યાએ પગ વાળીને તો મેં મારા ગુરુની યથાર્થ સેવા કરી ના કહેવાય. હવે એમને સેવામાં શું બાકી છે? તોય પોતે આવું માને છે, આવી ભાવનાથી જીવે છે, અને આવું બોલતા બોલતા પોતે ગળગળા થઈ ગયા કે મેં શાસ્ત્રીમાને જોગી મહારાજને કેટલી દેહની તકલીફ હતી છતાં ભીડો વેઠતા મેં જોયા છે નજરો નજર, પછી મારાથી પગ વાળીને બેસાય કેમ? એક વખત એક હરિભક્તે સાહજિક પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, સ્વામી શ્રીજી મહારાજના ચરણાવિંદમાં ઉર્ધ્વરેખા હતી, તમારા ચરણાવિંદમાં તમે શ્રીજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ છો તો ઉર્ધ્વરેખા કેમ નથી? તો સ્વામી હસતા હસતા કે હરિભક્તોના ઘરે પધરામણી કરી કરીને ઘસાઈ ગઈ. એટલે સમજવાનું કેવી પધરામણી એમને કરી હશે, કેટલો બધો ભીડો બેઠો હશે. સ્વામી કે હરિભક્તોના ઘરે પધરામણી કરી કરીને ઘસાઈ ગઈ, ઉર્ધ્વરેખા હતી ને અહીંયા પતી ગઈ બધી. કે જો આવી રીતે એમણે હરિભક્તોને રાજી કર્યા છે, તો જો એમણે જેવું શ્રીજી મહારાજનું ભક્તવત્સલપણું હતું એવું ભક્તવત્સલપણું દાખવ્યું છે, તો એ મહારાજના જીવનમાં હતું આપણને જોવા મળે છે. ત્યારે સ્વામીના જીવનની આ એક વિશેષતા છે. એટલે આવી રીતે હરિભક્તોના પ્રશ્નમાં પણ પોતે રસ લે છે, દરેક નાના મોટા પ્રશ્ન. શ્રીજી મહારાજ એક વખત ત્યાં ફરતા ફરતા પેલા ફોઈબાના ગામમાં પધાર્યા, મચ્છિયાઓ, અને મચ્છિયાઓમાં રાત્રે શ્રીજી મહારાજ સભા કરીને બેઠેલા, અને સભા પૂરી થઈ પછી મહારાજે ઠાકોરજીનો થાળ જમવા માટે જવાનું હતું, મૂળજી બ્રહ્મચારી બોલાવ્યા, મહારાજ કે તમે જાઓ, અમે હમણાં આવીએ છીએ, તમે રોજકાવાળા આપણા કાકાભાઈ છે એને મોકલો, અને આપણા જીજીબા આપણા વૃદ્ધ બાય હરિભક્ત છે એને પણ મોકલો. બધાને બોલાવ્યા, એક બે બાય વડીલ હરિભક્તો હતા, એક બે પુરુષ હરિભક્તો, બધાને બોલાવ્યા, અને મહારાજે પોતે ખાનગી કરી. મહારાજ કે મને મનમાં એક વિચાર આવે છે. હરિભક્તે પૂછ્યું, મહારાજ શું? એ કાયમ કહે છે કે મારી દીકરીનું લગ્ન કરવાનું છે, અને મારી દીકરી એ લગ્ન લાયક ઉંમર એમની થઈ છે, તે કોઈ સારું ઠેકાણું હોય તો કહેજો. તો મહારાજ કે મને એમ થાય છે કે મચ્છિયાઓના આપણા હાલાજી છે એના દીકરા સાથે જીનાભાઈની દીકરીનું લગ્ન કર્યું હોય તો કેમ? મહારાજે આ પ્રસ્તાવ મૂક્યો એટલે રોજકાના કાકાભાઈ અને જીજીબાઈ, એ પણ દરબાર બાય હરિભક્ત હતા, મોટી ઉંમર હતી એમની 80 વર્ષની, એ જીજીબાઈ પણ આમ જરા ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ કે આ તો મેં વાત કરી, વિચાર મૂક્યો, તમારા મનમાં જે વિચાર હોય કહો. એટલે જીજીબાઈ કે મહારાજ આપના મનમાં વિચાર આવ્યો એટલે વાત બરોબર છે, પણ જીણાભાઈનું ઘર તો બહુ મોટું કહેવાય, એ તો ગરાસિયા દરબાર કહેવાય, અને એમની દીકરી કાઠી દરબારના ઘરે જાય નહીં, અને હાલાજી છે એ કાઠી દરબાર કહેવાય, એટલે બહુ મોટા ઘરમાંથી દીકરી બહુ નાના ઘરમાં જાય નહીં, અને એમાંય દરબારમાં તો ના જ જાય, એટલે એકવાર વિચારવું પડે. એટલે મહારાજ કે મને પણ આ વિચાર આવ્યો હતો કે જીણાભાઈ છે ગરાસિયા દરબાર છે ને હાલાજી એ કાઠી દરબાર છે, પણ છતાં મને મનમાં એમ થાય છે કે દીકરો ને દીકરી બે જણા ત્યાં સુખી રહેશે. આટલું મહારાજ બોલ્યા એટલે બધા હરિભક્તોએ હાથ જોડ્યા, જીજીબાઈએ હાથ જોડ્યા, કાકાભાઈએ હાથ જોડ્યા કે મહારાજ જો તમને મનમાં એમ લાગતું હોય કે બેના લગ્ન થાય ને બે સુખી રહેશે તો સારું છે. મહારાજ કાકાભાઈને કે તમે જાઓ હાલાજીના ઘરે, અને જીજીબાઈને મોકલ્યા કે તમે જાઓ દીકરીને જઈને સમજાવો કે અમારે હાલાજીના દીકરા સાથે એમના લગ્ન કરાવવા છે. એટલે બે જણા ગયા મહારાજની આજ્ઞા પ્રમાણે. જીજીબાઈ સીધા ત્યાં જીણાભાઈની દીકરીને મળ્યા કે મહારાજ તારું લગ્ન નક્કી કરે છે. હવે એમને તો મહારાજ પ્રત્યે અનન્ય ભાવ હતો, એટલે જીણાભાઈના દીકરીએ કહ્યું કે જેમ મહારાજ નક્કી કરતા એમ હું રાજી છું. અહીંયા કે એક હાલાજી છે કાઠી દરબારના દીકરા.

સાથે મહારાજ તારું નક્કી કરે છે એટલે મને મોકલી છે. ત્યારે જીણાભાઈના દીકરી કે બહુ સારું, મહારાજની ઈચ્છા હોય અને મહારાજ પોતે નક્કી કરતા હોય તો હું રાજી છું. આ બાજુ હાલાજીના દીકરાએ હા પાડી દીધી. બે આશ્રિત કુટુંબો હતા મહારાજના, અને મહારાજ પાસે આવીને બે જણાએ વાત કરી. ત્યાં સુધી મહારાજ થાળ જમવાના બેઠા. મહારાજ કે તમે મને બંને જણા શું કહે છે જવાબ લઈને આવો, પછી હું જમવા બેસું. અને બંને જણા જવાબ લઈને આવ્યા કે મહારાજ દીકરો ને દીકરી બે હા પાડે છે. ત્યારે મહારાજે ધીમેથી જીજીબાઈને પૂછ્યું કે તમે દીકરીને વાત કરી પણ દીકરીના બાપ જીણાભાઈને વાત કરી? એટલે કે મહારાજ એમને વાત નથી કરી, નથી મળ્યા. એટલે મહારાજે કાકા બની કીધું કે તમે જાઓ જીણાભાઈને વાત કરો. પછી થાળ નહોતા જમે ખબર પડી એટલે પછી થાળ જમવા બેસાડે હરિભક્તોએ, અને કાકાભાઈએ જીણાભાઈને વાત કરી. જીણાભાઈ તો એકદમ ઊંડા ઉતરી ગયા કે હા, આટલા મોટા ઘરની અમારી દીકરી આવી રીતે ઉછેરી હોય ને આ નાના ઘરમાં જશે? પણ છતાં એક બાજુ એમને મનમાં વિચાર કે મહારાજ પોતે જો આ સંકલ્પ કરતા હોય તો પછી આપણે. એટલે એમણે પોતે જીણાભાઈ એમને દીકરીને પૂછ્યું કે મહારાજ આવું નક્કી કરે છે? એની દીકરી કે મહારાજ નક્કી કરતા હોય તો હું રાજી છું. પછી સમાચાર આવ્યા ને સ્વામી મહારાજ બહુ રાજી થાય. મહારાજ કે કાલે મારી પ્રાતઃ પૂજા પતે પછી આપણે વિધિ કરાવીએ અને ત્યાં જ બંનેનું શક પણ ગોઠવીએ. ચટમગની પટવ્યા શ્રીજી મહારાજ તો એકવાર નિર્ણય લે એટલે તો. અને પછી મહારાજે ત્યાં બીજે દિવસે સવારે બધી વિધિને એંધણ કર્યા, બધી વિધિ પોતાના પ્રાતઃ પૂજા પછી કરાવડાવી. મહારાજ જીણાભાઈને પૂછ્યું કે તમારી દીકરીને લગ્ન થાય તમારે કરો શું વ્યવહારમાં? એ બધો વ્યવહાર કરાવડાયો, બે બાજુથી બધો વ્યવહાર કરાવડાયો. અને મહારાજ કે જમણમાં શું હોય? એટલે જીજીભાઈ કે મહારાજ અમારા દરબારોમાં સગાઈ થાય ત્યારે શેલણનું ભોજન હોય એની રસોઈ કરાવીએ. મહારાજ કે તો કરો અને ઘી અમે પીરસશું. અને બધા દરબારો અને બધાને જમવા બેસાડે એટલે હરિભક્તો હાજર હતા અને મહારાજ પોતે ઘીની વાઢી લઈને નીકળ્યા. પણ કેવી રીતે પીરસે? એક જણાની તાસમાં આખું આમ ઘીની વાઢી ઊંધી કરી દે ને ઘીથી તાસ ભરચક ફૂલ કરી દે ને, પછી બીજાને પીરસવાનું હોય ને તો વચ્ચે શ્રીજી મહારાજ ધાર બંધ કરે નહીં. ખ્યાલ આવે ને? ઘીની ધાર વચ્ચે બંધ ના થાય. એક થાળીમાંથી બીજી થાળી તરફ પહોંચતા વચ્ચે ક્યાં જાય? ઘી નીચે પડે. કોકે મહારાજે કીધું મહારાજ કે પાણી હોય તો લોકો એવું ના કરે, આ તો ઘી હતું. મહારાજ કે બંને જણાએ દીકરા દીકરી અમારી મરજીમાં ભળીને હા પાડી છે તો અમે પણ રાજી છીએ. અને જેમ તમને રાજી હોય તમે બધો વ્યવહાર કરો એમ અમે આ અમારો રાજીપો દર્શાવીએ. તો ઘી ઢોળી એવી રીતે મહારાજે ઘી પીરસ્યું, બધાને સ્મૃતિ આપી, ખૂબ ઘી જમાડ્યું બધાને. પછી મહારાજે બંને દીકરા દીકરીને આશીર્વાદ આપ્યા. મહારાજ કે તમે ખૂબ સુખી રહેશો બંને જણા, અને અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે જ્યાં સુધી આ પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી તમારી પેઢીઓમાં કાયમ સત્સંગ રહેશે, એવા આશીર્વાદ શ્રીજી મહારાજે આપ્યા. પણ એ લગ્ન શ્રીજી મહારાજે કરાવડાયું. હવે આપણને વ્યવહારિક દ્રષ્ટિ કે લૌકિક દ્રષ્ટિ એમ લાગે કે ઘણી વખત આવું વ્યવહાર કોઈ મોટું ઘરનું હોય નાના ઘરનું હોય બધું, પણ ભગવાન અને સંત બધું નિર્માણ કરતા હોય છે, બધું જાણતા હોય છે, ક્યાં કોણ સુખી થશે એ પોતે અંતર્યામી છે. પણ આવા પોતે ભક્તવત્સલ હતા કે પોતાના આશ્રિત ભક્તોનું સર્વ પ્રકારે હિત ઈચ્છતા, એનું આ લોકનું જીવન પણ પોતે ગોઠવી દેતા. પરલોકનું તો પોતે નિશ્ચય કલ્યાણ કરવાના છે પણ આ લોકનો વ્યવહાર પણ સર્વ પ્રકારે પોતે ગોઠવી દેતા, આવા પોતે ભક્તવત્સલ હતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા જ ભક્તવત્સલ છે. મુંબઈના હરિભક્ત છે સાધુરામભાઈ અને એમના દીકરા માર્કંડભાઈ. અત્યારે તો માર્કંડભાઈ એમના પત્ની ફૂલ ટાઈમ દિલ્હી અક્ષરધામની સેવામાં છે. પણ આજથી લગભગ 5-6 વર્ષ પહેલાં માર્કંડભાઈએ બાપાને વાત કરી, સ્વામી બે દીકરીઓ મોટી થઈ ગઈ છે અને એમને લગ્ન કરવાના છે, તો હવે કોઈ સારો સત્સંગી છોકરો હોય તો તમે કહેજો. હવે આ તો કેટલા મોટા ઘરના આખા કુટુંબ. અને સ્વામીને વાત કરી રાખેલી, સ્વામી બંને દીકરીઓ એકદમ ચુસ્ત સત્સંગી છે, બહાર પાણી પણ કોઈ દિવસ નથી પીધું, કોઈ દિવસ ફિલ્મ નથી જોઈ. હવે આ તો કરોડોપતિનું ઘર કહેવાય, અબજોપતિ માણસો કહેવાય. અત્યારે વાલકેશ્વરમાં જે ફ્લેટમાં રહે છે બધા કરોડો રૂપિયાના એ ફ્લેટ છે. કે સ્વામી પણ બંને દીકરીઓ એમ કહે છે કે ચુસ્ત સત્સંગી છોકરો જોઈએ, નિયમ ધર્મવાળો, રવિસભા આ તે બધું વ્યવસ્થિત ભરેવો. હવે આવડા મોટા ઘર માટે એવો સત્સંગી છોકરો શોધવો? સ્વામી કે સારું કરશું. જ્યારે જ્યારે સાધુરામભાઈ કે એમના દીકરા માર્કંડભાઈ મળે ત્યારે બંને, સાધુરામભાઈ એમને પૌત્રી હોય અને માર્કંડભાઈ એમની દીકરીઓ થાય, એમની વાત કરે. સ્વામી કાયમ કે સ્વામી કે આ જોશું, હશે તો કહેશું, હશે તો કહેશું. એ દરમિયાન બહુ સારા સારા માંગા દેશ પરદેશ થયા, કારણ કે એક દીકરી સ્વિટ્ઝરલેન્ડ ભણેલી ને એક દીકરી અહીંયા ત્યાં લંડન, એટલે મોટા મોટા ઘરોમાંથી માંગા આવે પણ બે દીકરીઓ ના પડે. સત્સંગી જ છોકરો જોઈએ, ચુસ્ત નિષ્ઠાવાન. એટલે હવે સ્વામી પણ બધે શોધતા હતા પણ આમ યોગ્ય પાત્ર મળતું નહોતું. એટલે કાયમ આ કહે કે સ્વામી કે કરશું. 1.5 વર્ષ વીતી ગયા અને એક દિવસ સ્વામી એ મુંબઈમાં હતા 97 સાલમાં. અને સ્વામી સવારે ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા. આમ ઘનશ્યામ મહારાજના ખંડમાંથી પાછા ફરતા હતા અને પેલા દિવ્ય સાગર બાળમંડળનો કાર્યક્રમ હતો ને આમ ઉભેલો જોયો. સ્વામીએ નજીક બોલાયો. સ્વામી કે
શું કરસ તું, તારે ભણવાનું પૂરું થઈ ગયું? તો કે હા સ્વામી. સ્વામી કે તમે સોની એટલે કેવા સોની? તો કે બાપા અમે પરજિયા સોની. સ્વામી કે તારે લગ્ન થઈ ગયું? કે ના ના સ્વામી, મારું લગ્ન ક્યાં થયું? મારું થયું તમને ખબર ના પડે, આશીર્વાદ લેવાના આવું કે તમને પૂછ્યા વગર થોડે કરું કે? સ્વામી કે તારે લગ્ન નથી કરવાના? તો કે હા કરવાના. સ્વામી કે ક્યાંય જોયું તે? તો કે ના જોયું નથી. તો સ્વામી કે અત્યારે શું શું મનમાં શું છે તારે? કે બાબા મારી ઈચ્છા છે હમણાં ન્યૂઝીલેન્ડ મારે જવાનું છે, અને ત્યાં બે એક વર્ષ હું જોબ કરું અને ત્યાં સેટ થઈ જાઉં, પછી લગ્ન કરવા માટે પાછું આવીશ. તો સ્વામી આમ એક સેકન્ડ માટે આમ જરૂર વિચારી, અને પછી સ્વામી દિવ્યેશને કે જો હવે તારે ક્યાંય જોવાનું નથી, ત્યારે ક્યાંય જવાનું નથી, અને હું તને કહીશ. તો દિવ્યેશ કે ભલે સ્વામી, જેમ આપની ઈચ્છા હોય. પછી એકદમ ધીમેથી નજીક જઈને સ્વામી એને પૂછ્યું, ધીમા સ્વર્યો, સ્વામી કે તને પટેલ ફાવે? સ્વામી પૂછ્યો પેલા સાગરને, દિવ્યેશને, તને પટેલ ફાવે? એટલે પેલો કે સ્વામી તમે કોણ એટલે બધું ફાવે, તમે મનમાં ખચકાટ ના રાખતા, તમારા મનમાં જે હોય કહેજો. સ્વામી કે સારું, તું ક્યાંય જોતો નહીં, તારા પપ્પાની ઘરે જઈને વાત કરી દે સ્વામી ના પાડી. એટલે ઘરે જઈને વાત કરી સ્વામી મને આવું કહ્યું. અને એ તો બધા એકદમ નિષ્ઠાવાન મહેન્દ્રભાઈ ને બધા સત્સંગી, એટલે કે ભલે સ્વામી, આ સ્વામી જે નક્કી કરતા હોય. ચાર પાંચ દિવસ થયા, પછી એક દિવસ રાત્રે સ્વામી આમ વ્યક્તિગત મુલાકાત પતિ અંદરની રૂમમાં જતા હતા 9:30 વાગે. તો પેલા કેદાર ઠક્કર ને ખૂણામાં ઉભેલો જોયેલો, દિનેશભાઈ ઠક્કર આપણા નિર્દેશક છે, મુંબઈ ક્ષેત્ર 1 ના, એના દીકરો. સ્વામી કે અહીંયા તે ભણી લીધું? તો કે શું ભણ્યો? તો કે કમ્પ્યુટર એન્જિનિયર થયો. સ્વામી કહેવાય શું કરવાનું? તો કે બાપા અમેરિકાના મારે વિઝા તૈયાર થઈ ગયા છે H1, અને મને ત્યાં કંપનીએ સ્પોન્સર કર્યો છે, અને હું હમણાં 1 મહિના પછી અમેરિકા જાઉં છું. સ્વામી કે તારું લગ્ન થઈ ગયું? તો કે ના. સ્વામી કે તે જોઈ રાખ્યું કે નક્કી થયું છે સગાઈ? કે ના બાપા કંઈ નક્કી નથી થયું. સ્વામી કે બસ તો હું નક્કી કરીશ, તું ક્યાંય જોતો નહીં. તો કે સારું. એટલે 2 બુકિંગ પૂરા કરી નાખ્યા સ્વામીએ તરત. અને પછી 99 સાલમાં આપણે અહીંયા ભરૂચમાં આપણે જે પ્રતિષ્ઠા થઈ 2001 સાલમાં મને લાગે છે, અને ભરૂચના પેલા આપણે કળશ પૂજન હતું ભરૂચમાં આપણે શિખરબદ્ધ મંદિરનું, આગલા દિવસે સાંજે સ્વામી પત્ર લેખન કરતા ધર્મચરણ સાહેબ કીધું માર્કંડબેન ફોન કરો મુંબઈ. ભરૂચથી માર્કંડબેનને ફોન કર્યો, જે આ 2 દીકરીના બાપ. સ્વામી કે શું કરો છો? તો કે બાપા રોડ ઉપર છું ને, અત્યારે ઓફિસથી ઘરે જઉં છું. સ્વામી કે કાલ સવાર મને અહીંયા ભરૂચ આવીને તમે મળો. તો કે હા ભલે. એણે પૂછ્યું કે બાપા મારે કંઈ આમ કરવાનું છે, મારે કંઈ લઈ આવવાનું છે, કંઈ કામ છે આપને? સ્વામી કે ના તમે આવો ને પછી હું વાત કરું. તો સ્વામી એ આવ્યા, એ તો બીજે દિવસે નીકળી ગયા ઘરે, કે મને સ્વામીએ બોલાયો છે જે કામ હોય. એને ફોન કર્યો. હવે દિવ્યેશ હતો, એના પપ્પા મહેન્દ્રભાઈ બાર ગામ ટૂર ઉપર હતા, દિનેશભાઈ હાજર હતા, અને એનો દીકરો કેદાર હતો એ હાજર નહોતો. એને એ લોકોને બોલાયા, અને સ્વામી કે જો માર્કંડભાઈ કીધું તમારી 2 દીકરીનું લગ્ન આપણે નક્કી કરીએ છીએ. માર્કંડભાઈ તો જોઈ જ રહ્યા સ્વામી સામે, કે ભલે સ્વામી. એ કીધું સ્વામી કે, સ્વામી કે બાબા કીધું હતું હું બધા કુટુંબને સાથે લઈ આવવા. સ્વામી કે એની કંઈ કોઈ જરૂર નથી, આપણે તમે જોઈ લો ને કે. અને પછી સ્વામી કે જો આ 2 દીકરા છે, આ એનો બાપ છે, એના દીકરા તમે મળી લો, જોઈ લો કે. માર્કંડભાઈ કે સ્વામી બધું જોયેલું જ છે, આપ જો નક્કી કરતા હોય તો અમે રાજી જ છીએ. સ્વામી કે એમ નહીં, તમે ઘરે ફોન કરીને પૂછી જુઓ. હવે એક તો બોલાયા નહીં, હવે ઘરે ફોન કરીને હું પૂછવાનું? પણ આપણે માર્કંડભાઈએ ઘરે ફોન કર્યો અને એમના વાઈફને વાત કરી. ત્યાં તો બધા રાત જોતા હતા, સ્વામી શું કામ બોલાયા છે? એટલે માર્કંડભાઈ એમના વાઈફને કીધું કે આપણી બંને દીકરીઓના લગ્ન અહીંયા તો સ્વામી નક્કી કરે છે, અને 2 છોકરા અહીંયા હાજર છે, અને સ્વામી કે અત્યારે જ સગી કરવાની. એટલે રાત્રે પહોંચી ગયા હતા, અને સ્વામી કે કાલ સવારે પૂજામાં પછી આપણે સગી કરવાની. એટલે વાઈફ કે તો સ્વામી જેમ નક્કી કરતા હતા આપણે રાજી છીએ. એટલે એમણે મોબાઈલ ચાલુ રાખીને અંદર પાછા સ્વામી પાસે આવ્યા, સ્વામી ઘરેથી રાજી છે. સ્વામી કે 2 દીકરીઓને પૂછો. પાછા બહાર ગયા અને પાછા 2 દીકરી સાથે વાત કરી, સ્વામી તમારું લગ્ન અહીંયા નક્કી કરે. બંને દીકરીઓએ જેમ જીનાભાઈની દીકરીએ મહારાજને કેવડાવ્યું, એમ પ્રમુખ સ્વામી મહારાજને કેવડાવ્યું, એમના પપ્પાને વાત કરી માર્કંડભાઈ કે જેમ સ્વામી રાજી હોય એમ તમે હા પાડ દો. આ નાની વાત નથી, આ સાધુ થવા જેવી વાત થઈ ગઈ, આ સાધુ થવા જેવી વાત થઈ ગઈ. અને પછી સ્વામીને હા પાડી, સ્વામી બહુ જ રાજી થયા, અને સામે બધા રાજી હતા. અને સ્વામી કે પેલા પરમાનંદભાઈ આવ્યા હતા ઉમરેઠવાળા કળશ પૂજનની વિધિ કરવા માટે, એને કઈ ના રાખ્યું, એમની પાસે ખાનગી રાખેલું સ્વામી. બીજે દિવસે કળશ પૂજનનું બધું ચાંદન વિધિ પતી ને, અને ઘનશ્યામભાઈ આમ ચોપડી બંધ કરતા હતા મરે કરીને એમની સ્ટાઇલ પ્રમાણે, ત્યાં બંધ કર્યું. સ્વામી કે ઉભા રહો, આપણે છે ને વેવિશાળ કરાવવાના છે. તો ઘનશ્યામભાઈ કે કોના? સ્વામી કે જો આ દીકરાનો બાપ ઉભો છે, એનો દીકરો નથી, આ એક દીકરો ઉભો છે એનો બાપ નથી, અને આ 2 દીકરીનો બાપ ઉભો છે, તો વિધિ ચાલુ કરાવો. એટલે પણ આમાં વિધિ થાય, અડધી પાર્ટી ગેરહાજર હોય ને 50%.

દીકા આપજો નહીં, આ બાજુ પેલા લોકો 11,000 અડધા, અને બધા સંકલ્પ કરતા હતા. અને પછી એકદમ વિધિ અટકી. સ્વામીનું એકદમ આમ ધ્યાન ગયું, સ્વામી કે કેમ બધું અટક્યું? એટલે માર્કંડભાઈ કે સ્વામી પરમાનંદભાઈ એટલે જે વિધિ કરાવે છે એમ કહે છે કે નામ બોલો કે સામ સામે લગ્ન થાય, કોણ કોના લગ્ન થાય એ પ્રમાણે. તો સ્વામી કે એમાં શું બોલી નાખો નામ? આ બે આપણે તમને ઓળખો તો છો, બે હરિભક્તોને બે દીકરા કે. ત્યારે માર્કંડભાઈએ બાપાને પ્રશ્ન પૂછ્યો, સાંભળજો હા, હરિભક્તોને કેટલો વિશ્વાસ હોય છે મારા સ્વામીમાં કે બાપા હું નામ તો બોલું કે બે દીકરીના લગ્ન આ બે દીકરાઓ સાથે, પણ કોના કોની સાથે તો કહો એ ગોઠવાનું. કોના આટલી બધી વિધિ ચાલુ હતી ત્યાં સુધી કોના કોની સાથે હતો હજી આમ બધું સ્વામીના મનમાં મોટા પુરુષને અંતર્યામી પણ જાણતા હશે. પણ બે માંથી એક કુટુંબે પૂછ્યું નથી કે આ બેની સામે બે ગોઠવો છો, પણ એમાં ઇન્ડિવિજ્યુઅલ કોણ કોની સાથે એ તો નક્કી કરો. કેટલો વિશ્વાસ બંને કુટુંબોને, જેમ સ્વામી કરતો એમ બધું સારું જ છે. જો આ મોટા પુરુષમાં આટલો વિશ્વાસ આવે ને, આવા ભક્ત માટે ભગવાન અને સંત પોતાના અંતરનો રાજીપો રેડી દેતા હોય, આવો વિશ્વાસ એમનામાં આવે ને, ત્યારે આપણું ભક્ત પણ સાચું. અને પછી સ્વામી બાપા કે હા તો શું છે? તો કે બાપા કોણ કોની સાથે એ પૂછે છે. સ્વામી ક્યાં તો કહી દો ને. માર્કંડભાઈ કે હું કેવી રીતે કહી શકું, મારે ક્યાં નિર્ણય લેવાનો છે કોણ કોની સાથે લગ્ન કરે? તમે કીધું બે દીકરીઓને લગ્ન આની સાથે, એટલે મેં તો કર્યું છે. તો સ્વામી એકદમ આ બેની સામે જો કે જોઈને કે સ્વામી કે મોટી આંજોડ કરે નાની આંજોડ કરે, ચલો ચાલુ કરો વિધિ કે. લે કેવો નિર્ણય કે, હા સીધો મોટી આંજોડ કરે નાની આંજોડ કરે, ચલો વિધિ ચાલુ કે. કેટલો વિશ્વાસ મોટા પુરુષમાં, બધા જાણે અંતર્યામી પણ અંતર્યામી છે, મોટા પુરુષ ભગવાનના અખંડ ધારક છે, આપણું ભૂત ભવિષ્ય બધું એ જાણે છે. વિશ્વાસ મૂકી જ દેવાનો. આ તમારા ટંડેલ ભાઈઓ અહીંથી વિશ્વાસ નાખીને દરિયામાં ઓળું નાખીને છેક કરાચીને દુબઈ સુધી પહોંચી જાય છે, એક સામાન્ય મોટરબોટના આધારે એન્જિન નાખીને બે પીપળા ડીઝલ લઈને આખું આમ જાન જોખમમાં મૂકી જાય છે ટંડેલો બધા આમ દરિયામાં. તો આપણે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે સહેજ કોઈ પ્રસંગે કેમ નથી મૂકી શકતા? એ આપણો દેહભાવ છે, એ મૂકીએ ત્યારે આપણું ભક્તપણું સાચું, ને પછી એમના ભક્તવત્સલપણાનો અનુભવ આપણને થાય કે એમનો પ્રેમ કેવો છે ને આપણું જીવન એ કેવું ગોઠવે છે. પછી બધી વિધિ પૂરી કરાવડાઈ, પછી એટલા રાજી થયા. અને જેમ શ્રીજી મહારાજે બંને કુટુંબને આશીર્વાદ આપેલા, એમ સ્વામી આશીર્વાદ આપ્યા. સ્વામી કે બે જણા ખૂબ સુખી થશે, આ લોકનું પરલોકનું બે કામ આજે પૂરું થઈ ગયું, મહારાજને જોગી મહારાજ અંતરથી રાજી થઈ ગયા છે, અને બેની પેઢીમાં પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી સત્સંગ રહેશે. જેમ મહારાજ આશીર્વાદ આપ્યા તેમ સ્વામી આશીર્વાદ આપ્યા. પછી પાછો નાસ્તો કરવા બેઠા ત્યારે બધાને બેસાડ્યા, પોતાના થાળમાંથી બંને કુટુંબને આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો. અને પછી પાછા મળી અને પાછા નીકળતા હતા, તે બંને કુટુંબમાં નીકળતા હતા. માર્કંડભાઈ દિનેશભાઈ હતા, પછી આ બાજુ પેલો દિવ્યેશ હતો, એ બધા નીકળતા હતા. તો સ્વામી એમ પાછળ બેઠા બેઠા હસ આમ જોઈ રહ્યા, પછી થોડુંક હસ્યા. અને એ જ વખતે આમ દિવ્યેશની નજર આમ પાછળ પડીને સ્વામીને હસતા જોયા, એટલે ઊભા રહી ગયા. પાછા ત્રણેય જેન્ટ્સ બાપા પાસે આવ્યા અને બાપાને કે બાપા તમે કેમ હસતા હતા? સ્વામી કે કંઈ નહીં. બાપા કે ના તમે હસતા હતા? સ્વામી કે ના ના એવું કંઈ નહીં. દિવ્યેશ કે બાપા મેં તમને હસતા જોયા ને, મેં પાછળ જોયું ને, તમે કેમ હસતા હતા? સ્વામી કે આ તો મારે એક વાત કહેવાની રહી ગઈ, એટલે હું મને મનમાં એમ હતું કે દિવ્યેશ કે શું વાત રહી ગઈ? દિનેશભાઈએ પૂછ્યું શું વાત રહી ગઈ? સ્વામી કે પાછા ત્યાં તમે મુંબઈ જાઓ તો પાછા એકબીજા મળી લેજો, કોણ કોની જોડે છે પાછું જોઈ લેજો કે છે. હવે આ તો સાહેબ કે પાછા મુંબઈ જઈને હામામે મળી લેજો, કોણ કોની જોડે છે, બે બે ચાલે કે મળી લેજો સામ સામે કે છે. પછી ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા અને પાછું પ્રસાદનું બોક્સ આપીને બધાને વિદાય કર્યા. આજે બંને કપલ સુખી છે. કેદાર ઠક્કર ત્યાં હ્યુસ્ટનમાં છે, બંને પતિ પત્ની હ્યુસ્ટનમાં પ્રતિષ્ઠા થઈ, બંને જણા જોબ કરે છે, સારામાં સારી નોકરી કરે છે હ્યુસ્ટન અમેરિકામાં, બંને જણા કાર્યકર છે. અને પ્રતિષ્ઠા વખતે 6 મહિના રજા મૂકીને બંને જણાએ સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુધી સેવા કરી છે. અને આ બાજુ દિવ્યેશ સાગર અને એ બે જણા તે ન્યુઝીલેન્ડ છે, ઓકલેન્ડ મંદિર છે આપણે ન્યુઝીલેન્ડમાં, એની બાજુમાં જ એ લોકોનું ઘર છે. અને ફૂલ ટાઈમ બંને જણા જોબ તો કરે છે, બાકીનો બધો જ સમય સવારે 2 કલાક ને સાંજે 4 કલાક મંદિરમાં આપે છે. અને બંને જણા શ્રદ્ધાથી બધી સેવા કરે છે, બે સુખી છે. બે કુટુંબો તમે પૂછો કે ઓહો બાપાએ ખૂબ મહેર કરી દીધી. પણ જો આવી રીતે જેમ શ્રીજી મહારાજ હરિભક્તોના દરેક પ્રશ્નોમાં નાના મોટો રસ લઈને એને પ્રશ્નોનું સમાધાન કરી આપતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા જે વિશ્વાસુ હરિભક્તો હોય એના પ્રત્યે આવો ભાવ રાખી, લાગણીને પ્રેમ રાખી એના દરેક પ્રશ્નનું સમાધાન કરી આપે છે. તો જો મોટા પુરુષમાં આવો વિશ્વાસ હોય, આવા ભક્ત આપણે થઈએ, ત્યારે એ પણ અંદરથી એમને ઉલટ આવી જાય અને મોટા પુરુષને એકવાર હૃદયમાંથી ઉલટ આવી જાય, આ લોકને પરલોક બધું ગોઠવી નાખે. એક દ્રષ્ટિ પડે ને તમારું આ લોક પરલોક બધું ગોઠવાઈ જાય. પણ આપણે પછી એમાં કંગાલિયત કરીએ, જો વિશ્વાસ પૂર્ણ ન મૂકીએ. શ્રીજી મહારાજે કીધું છે કે તમારા આવકનો દશાંશ ધર્માદો કે વિશાંશ તમારે કાઢવો.
તમે એમ કહો કે મારે તો માંડ માંડ ઘરનું પૂરું થાય છે, બચત તો માંડ

મહિને 500 રૂપિયા 1000 રૂપિયાની રજામાં ક્યાં દશાંશ વિશાંશ કાઢું? પણ તમને આ પ્રશ્ન થાય છે કે દશાંશ વિશાંશ હું ક્યાં કાઢું, કારણ કે મારે ઓછી બચત છે અને મારો પગાર ઓછો છે અને ખેંચ રહે છે, તો આવી ખેંચ હરિભક્તોને રહેશે કે રહેવાની હશે? બધું શ્રીજી મહારાજ જયારે આ શ્લોક લખ્યો ત્યારે નહીં ખબર હોય, એ કઈ નહીં જાણતા હોય, અને આજે પ્રમુખ સાહેબ મહારાજ નથી જાણતા, એમને ખબર છે, છતાં એમણે શ્લોક લખ્યો કે ગમે તે પરિસ્થિતિ તમે આટલું કરજો. કેમ? આટલું કરશો તો તમારી લક્ષ્મી શુદ્ધ થશે, હકની થશે, અને મહારાજની અને સંતની મહેરબાનીથી આ લક્ષ્મી વધશે પણ ખરી. યોગીજી મહારાજ તો ચોખ્ખું કહેતા, આ લેના બેંક નથી, આ દેના બેંક છે. જે હરિભક્તને પોતાની સ્થિતિ એવી ને એવી રાખી હોય એને વિશાંશ આપો. યોગીજી મહારાજ ચોખ્ખા શબ્દ બોલતા. અને જે હરિભક્તોને પોતાની સ્થિતિ છે એનાથી વધારવી હોય તો દશાંશ આપજો. અને આજે જે જે હરિભક્તો સત્સંગમાં દશાંશ ધર્માદો કાઢે છે, બધાની હરિભક્તોની સ્થિતિ છેલ્લા 10, 12, 15, 20 વર્ષમાં તમે જો આર્થિક રીતે લોકી રીતે વધતી જ ચાલી છે. એટલે શું લઈ લેવું છે? ભગવાન અને સંતને તો આપવા બેઠા છે, પણ પહેલા થોડુંક આપવું પડે. થોડુંક આમ મુકાવડાવે ભગવાન અને સંત આપણી પાસે. લોભ મૂકો થોડો એટલે સામે બધું આપે. તમે કૂવામાં ડોલ નાખો છો અને પછી બીક રાખો ડોલ છટકે ને અંદર જશે ને મારી ડોલ ખોસું, તો એવી બીક રાખો તો ડોલ ભરીને જે પાણી બહાર આવે છે ને તરસ છીપે છે થાય. પણ એક તો વિશ્વાસ રાખીને અંધારિયા કૂવામાં પણ એકવાર દોરડું લપડાઈને ડોલ નાખવી પડે તો ડોલ ભરાઈને પાછી આવે અને તો આ કામ થાય, તો તરસ છીપે. એ મોટા પુરુષના અને ભગવાનના વચન છે એટલે એક પ્રમાણે એકવાર કરવું પડે. એવા ભક્ત આપણે થઈએ તો ભગવાન અને સંતના અંતરમાં ઉલટ આવી જાય. એટલે ખચકાટ નહીં રાખવાનું. યોગીજી મહારાજ પાસે ગરીબક વ્યક્તિગત દર્શન વખતે આવ્યા અને યોગીજી મહારાજ હાથ પકડ્યો, ગુરુ તમારો પગાર કેટલો? હવે સીધું આવું તમને પૂછે તમારો પગાર કેટલો એટલે શું થાય તમને મનમાં પહેલો વિચાર શું આવે? હમણાં કંઈક સેવા માંગશે કે? એટલે પેલા ને હરિભક્ત વિચારો કે હમણાં યોગી મહારાજ સેવા માંગશે. હવે એમનો હતો 1400 રૂપિયા પગાર, યોગી મહારાજ શું કે બાપા મારો પગાર 700 રૂપિયા છે. તો યોગીજી મહારાજ આમ દયાના શબ્દો બોલ્યા કે તો ગુરુ તમારે પૂરું નહીં થતું, નહીં ઘરમાં બહુ તકલીફ રહેતી હશે. કે હા સ્વામી માંડ પૂરું થાય છે, પૂરું નથી થતું. યોગી મહારાજ કે 700 પગાર છે? તો કે હા. જો બીજી વખત ચાન્સ આપ્યો યોગીજી મહારાજે સાચું બોલવાનો, શું બોલ્યા યોગી મહારાજ? કે ગુરુ 700 પગારમાં વાંકો ચાલે તો કેળો છોલાઈ જાય ને કીડીઓ ફોલી ખાય, દરમાં તો સીધો ચાલવું પડે, એમાં અહીંયા આડા ચાલો તો કાર્યક્રમ પૂરા થઈ જાય. યોગીજી મહારાજે ગેવ એમાં સેકન્ડ ચાન્સ. યોગીજી મહારાજ કે ગુરુ આમ ખરેખર? એટલે યોગી મહારાજ ગુરુ 700 છે? તો કે હા સ્વામી પૂરું નથી થતું. યોગી મહારાજ જાઓ ગુરુ આશીર્વાદ આપે છે, 1000 થઈ જશે. અને બિદ્દાળે ઓફિસમાં ગયા અને એક ફાઇલ ખોટી બનાવી હતી ને એમાં વાંકમાં આવી તેના સાહેબ કે તમને કાઢી મૂકું. પેલા કે નાના બાપા કાઢી ના મૂકશો, નહીં તો મારે બધા બૈરી છોકરા રખડી પડશે, ભૂખે મરશે, ગમે તે મને નોકરી રાખો. તેનો શેઠ કે એક શરતે રાખો, શું? 400 રૂપિયા પગાર કાઢો, 1000 રૂપિયા આપું બોલતા રહેવું હોય તો. સારું કે 1000 રૂપિયા એમ રાખજો. તરત યોગી મહારાજના વચન યાદ આવે, કાલ હાંજે ધબ્બો માર્યો તો 1000 રૂપિયાનો. એને કહેતા કહી દીધું હોત કે 1400 રૂપિયાનો પગાર, તો એકાદ પગાર યોગીજી મારે માંગ્યો હોત, પણ એક પગાર માંગીને સામે આવું કરી નાખ્યું હોત. વિશ્વાસ મોટા પુરુષમાં તો એ વ્યવહાર બધી રીતે સાચવી લે. રાજકોટના એક હરિભક્ત છે નારાયણભાઈ શેઠ, અત્યારે એમની ઉંમર લગભગ 70-71 વર્ષની હશે, નારાયણભાઈ ચોટલિયા. તે એમને 250 રૂપિયા પગાર હતો. રાજપૂતપુરાના મંદિરમાં જે આમ પગાર લઈને પગાર જે દિવસે થયેલો, સાંજે યોગીજી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા, સીધા સભામાં આવ્યા. 6 વાગે છૂટીને સીધા સભામાં આવ્યા અને કે સભા પછી ઘરે જશું, કારણ કે યોગીજી મહારાજ ત્યાં હોય રોજનો એક ક્રમ. યોગીજી મહારાજ સભા પૂરી થઈને પછી નારાયણભાઈને બોલાવ્યા કે ગુરુ પગાર કેટલો? હવે એ જ દિવસે 250 રૂપિયાનો પગાર લઈને ખિસ્સામાં આવ્યા હતા. અને યોગી મહારાજને આ જોઈને કે બાપા 250 રૂપિયાનો પગાર છે. કે ગુરુ અમારે અહીંયા ઠાકોરજી ઉપર 2 પંખા નંખાવા છે, તમે સેવા કરશો? તો નાનભાઈ કે હા સ્વામી આપ જેમ રાજી થાય એમ કરીશ. બાજુમાં ભાનુભાઈ ગઢિયા ઉભા, તેમને પૂછ્યું કે 2 પંખા લાવવા હોય તો કેટલા ભાવ થાય? કે બાપા 125-125 રૂપિયાનો પંખો આવે છે, 2 પંખા લાવવા તો 250 રૂપિયા થાય, ખિસ્સામાં એક્ઝેક્ટ 250 રૂપિયા પગારના. યોગીમાં કે ગુરુ 250 રૂપિયાની સેવા થાય? કે હા બાપા, ખિસ્સામાંથી સીધા જ 250 કાઢીને ભાનુભાઈ ગઢિયાને આપી દીધા ઠાકોરજીના પંખા માટે. હા યોગીમાં જ અંતરયામી પુરુષ જાણતા નહીં હોય કે પગાર લઈને આજે તાજો ને તાજો આવ્યો છે, ખિસ્સામાં 250 રૂપિયા છે. પણ આટલી સેવા કરીને જોગી મહારાજ અંતરથી રાજી થઈ ગયા અને જોગી મહારાજ આશીર્વાદ આપે, જાઓ ગુરુ મોટા મોટા ઓફિસર થઈ જશો. નારાયણભાઈ કે બાપા ઓફિસર તો આપની દયાથી જ્યારે થવું ત્યારે, પણ અમારે અહીંયા રાજકોટમાં મોટું શિખરબદ્ધ મંદિર થાય ને આપ કહોશો તો એ જલ્દી થાય, એવા આશીર્વાદ આપજો ને, સારી સેવા થાય. ક્યારે થશે? જોગી મહારાજ કે આજે તમે કેટલી સેવા કરી? તો કે બાપા 250 રૂપિયાની સેવા કરી. કે ગુરુ માથે 2 મીંડા ચડે ને 25,000 રૂપિયાનો તમારો પગાર થશે ને ત્યારે રાજકોટમાં શિખરબદ્ધ મંદિર થશે. આ એ રિટાયર થયા ત્યારે એમનો પગાર 25,000 રૂપિયા હતો અને આજે 16,000 રૂપિયાનું વ્યાજ આવે એટલે પેન્શન આવે છે એમને. પણ જો મોટા પુરુષના વચને સેવા, તો આ તો આપણે વચ્ચે આ વાત એટલા માટે કરી કે આપણા વ્યવહારના પ્રશ્નોમાં પણ

મોટા પુરુષ પાસે આપણે આશીર્વાદ લેવા જઈએ છીએ, પણ પૂર્ણપણે વિશ્વાસ મૂકીને નિષ્કપટ થતા નથી, એ પાછું છુપાવી રાખીએ, એ પાછું કહીએ નહીં. દીકરા દીકરીનું લગ્ન કરવાનું હોય તો સ્વામી પાસે કહીએ, બાપા આટલું ભણેલા છે નામ છે, પણ પાછી બીજી કંઈ ખોડ ખાપણ હોય, પેલું બીજું ત્રીજું હોય તો એ પાછી રજૂઆત નથી કરતા, પછી વાંયથી બધું લશ્કર ઊભું થાય. ઘણા બધા પ્રશ્નો આવા ઊભા થયા છે. તો જો વ્યવહારમાં ભગવાન અને મોટા પુરુષ તો કૃપા કરે છે, પણ આપણે વિશ્વાસ રાખીને નિષ્કપટ મોટા પુરુષ પાસે થઈ જવું પડે. એમ કરીએ તો ભગવાન અને સંત અંતરથી ખૂબ રાજી થતા હોય છે. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે આજનો દિવસ પૂરો કરીએ કે ભક્ત વત્સલપણાના દાવે જેમ વ્યવહારની રક્ષા કરે છે, એમ આપણા જીવની પણ પોતે રક્ષા કરે છે. શ્રીજી મહારાજ એક વખત જેતલપુર ગામમાં બિરાજમાન હતા. તે વખતે મહારાજને શું ઉલટ આવી, તે મહારાજે આનંદ મુનિ સ્વામીને બોલાવ્યા અને મહારાજ કે આનંદ મુનિ તમે જળ લઈ આવો, અમારે હાથમાં જળ લઈને નિયમ લેવા છે. સંતોએ કીધું, મહારાજ તમારે તો અમને નિયમ આપવાના હોય, તમારે તો આજ્ઞા કરવાની હોય, તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, તમારે કેવી રીતે નિયમ લેવાના, તમારે શું કામ નિયમ લેવાના? મહારાજ કે ના, આજે તો મારે નિયમ લેવો છે. આનંદ મુનિ સ્વામી જળ લઈ આવ્યા અને મહારાજે જમણા હાથમાં 3 ટીપા જળ મૂક્યું. બધા સંતો હરિભક્તો આજુબાજુ આમ આતુરતાપૂર્વક ઉભા રહ્યા કે મહારાજ પોતે કયા નિયમ લે છે. એમાં શ્રીજી મહારાજે પહેલો નિયમ બોલ્યા. મહારાજ કે અમારે 3 નિયમ આજે લેવા છે. એમ કહીને પહેલો નિયમ મહારાજ બોલ્યા. મહારાજ કે જ્યારે જ્યારે ઉત્સવ સમયમાં હરિભક્તો ભેગા થાય ત્યારે એમના ખબર અંતર પૂછવા, ઉતારાની જમવાની વ્યવસ્થા પૂછવી, એ અમે નિયમ લઈએ છીએ. એ નિયમ આજે 5મી પેઢીએ ચાલુ છે કે નહીં? પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ સમયમાં જાવ છો ત્યારે ખબર અંતર પૂછે છે કે નહીં? બીજો નિયમ શ્રીજી મહારાજે લીધો. મહારાજ કે જ્યારે જ્યારે ઉત્સવ સમયમાં હરિભક્તો રસોઈ આપે ત્યારે એક વખત એ ઉત્સવ દરમિયાન બધા સંતોને અમારે જાતે પીરસીને જમાડવા. આજે પણ 5મી પેઢીએ નિયમ ચાલુ છે, સ્પેશિયાલિટી ઇન દૂધપાક અને પૂરણપૂરી, આ બે સ્પેશિયાલિટી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ બે વાનગી ખાસ સંતોને પીરસતા હોય છે. પણ એ નિયમ બીજો આજે પણ 5મી પેઢીએ 200 વર્ષથી ચાલુ છે. પણ જે ત્રીજો નિયમ શ્રીજી મહારાજે લીધો, એ અદ્ભુત નિયમ શ્રીજી મહારાજે લીધો છે. મહારાજ પોતે ત્રીજો નિયમ બોલ્યા કે અમે ત્રીજો નિયમ એ લઈએ છીએ કે અમારા આશ્રિત ભક્તો હોય, નાના મોટા ભાઈ બાઈ ગ્રહસ્થ ત્યાગી, એ તમામ જેણે અમારું ભજન કર્યું હોય અને અમારા આશ્રિત હોય અને અમારા સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય, એને અંત સમયે દર્શન આપીને ધામમાં લઈ જવા, એ અમે ત્રીજો નિયમ લઈએ છીએ. આ નિયમ લીધો છે શ્રીજી મહારાજ હાથમાં પાણી લઈને જેતલપુરમાં. પછી મહારાજ બોલ્યા કે કદાચ એ ભક્તને અંત સમયે પોતાના દેહનું ભાન ન હોય, બેભાન થઈ જાય, અથવા અત્યારે જેમ આપણે કહીએ જેમ કોમામાં જતા રહે, કદાચ એ ભક્તને દેહનું ભાન ન હોય અને અંત સમયે કદાચ અમારી સ્મૃતિ ન પણ રહી હોય એને, તો પણ એને જીવનકાળ દરમિયાન જે અમારું ભજન કર્યું છે અને અમારો આશરો કર્યો છે અને અમારી ભક્તિ કરી છે, એ સામી દ્રષ્ટિ રાખીને અમે અંત સમયે એને ધામમાં લઈ જશું. કેટલી કૃપા કહેવાય ભગવાનની! આ એનું અપાર ભક્ત વત્સલપણું છે. શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને મારતે ઘોડે અસવાર આવ્યો, ઉતરીને સીધો મહારાજ પાસે જઈ ચડ્યો અને મહારાજને બાજુમાં કાનમાં જઈને કે મહારાજ, જીણાભાઈની અંત અવસ્થા છે, જૂનાગઢમાં ખાટલો છે અને પોતે સૂતા છે અને ડચકા ખાય છે, અને એમની અંતરની ઈચ્છા છે કે મને મહારાજના દર્શન થાય, એટલે મને મોકલ્યો છે અને આ કાગળ લખીને મોકલ્યો છે. મહારાજે કાગળ વાંચ્યો, જીણાભાઈ લખેલું કે મહારાજ મારો અંત સમય છે અને ગમે તેનું ધામમાં જાઉં, એકવાર મારી ઈચ્છા છે કે આપના દર્શન થઈ જાય. કાગળ વાંચ્યો ને મહારાજના બંને આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે જીણાભાઈ જેવા ભક્ત અમને યાદ કરે ને અમે ન જઈએ? તરત જ મહારાજે સભા બંધ કરી નાજા જોગ્યાને બોલાવ્યા કે ઘોડી તૈયાર કરો. કે મહારાજ અત્યારે ક્યાં? મહારાજ કે જૂનાગઢ જવું છે. કે મહારાજ પણ જમવાનો સમય? મહારાજ કે કશું વિચારવાનું નથી, જમવાનું સુવાનું કંઈ જ નહીં, ઘોડા તૈયાર કરો, મુક્તાનંદ સ્વામીને લો, નિત્યાનંદ સ્વામીને લો, સુરાખાચાને વાત કરો. જાતે જ બધો કાર્યક્રમ ગોઠવ્યો, ઘોડા બધા તૈયાર થયા અને જે કાગળ પૂરો થયો તો 5મી મિનિટે શ્રીજી મહારાજ ઘોડે સવાર થઈ ગયા. જૂનાગઢ નોન સ્ટોપ માણકી ઘોડી દોડી. આ તો બધી જાતવાન ઘોડીઓ હોય ને, એક એક રાતમાં 60-70 ગાંવ એટલે 150-200 કિલોમીટરની મજલ કાપી શકે. અને મહારાજ નોન સ્ટોપ જૂનાગઢ પહોંચ્યા. એક ભક્તનો પ્રેમ હતો ને એમને દર્શન આપવા માટે, મહારાજને મનમાં હતું, વચ્ચે વચ્ચે વાત કરતા જાય મુક્તાનંદ સ્વામીને, મહારાજ કે આપણે હજી ઉતાવળે પહોંચવું પડશે, રખે જીણાભાઈનો દેહ ન રહે. હવે દેહમાં દેહ પાળવો ન પાળવો તો એમના હાથની વાત હતી ને, છતાં પણ પોતે ભક્ત માટે કેટલો બધો પ્રેમ એ પોતે વ્યક્ત કરતા હતા. આ શબ્દો દ્વારા એમનો પ્રેમ વ્યક્ત થતો હતો કે રખે જીણાભાઈનો દેહ પડી જાય અને એમની છેલ્લી ઈચ્છા છે કે અમારા દર્શન થાય એ પૂરી ન થાય તો. એમ કહીને મહારાજ આમ પાણી પીવાનું ભાન નહીં, જમવાનો સમય આગો પાછો કરી નાખ્યો, આરામ નહીં,
મારતે ઘોડે શ્રીજી મહારાજ જુનાગઢ પહોંચ્યા, જેમ 1992 સાલમાં સારંગપુરમાં સંત સ્વામીને એટેક આવેલો અને પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા કંઈ વાપી પાસે હતા. અને સ્વામીએ ચાલુ પૂજા ધર્મચરણ સાંઈને બોલાવીને કહ્યું, સાંઈ કે આપણે સારંગપુર જવું છે. બાપા અત્યારે સાંઈ કે સંત સ્વામીને એટેક આવ્યો છે અને અમારે એમને દર્શન આપવા માટે જવું છે, મળવા માટે જવું છે. અને ઇન્દ્રવદને કહો ગાડી તૈયાર કરે. નાસ પૂજા કરીને વ્યારા હતા, પૂજા કરી અને તરત થોડો અલ્પાર લઈને સ્વામી નીકળ્યા. અને એ વખતે સ્વામી બોચાસણ ગયા અને બોચાસણ પરાણે સંતોએ આગ્રહ કર્યો એટલે બપોરે જમ્યા અને થોડો આરામ કર્યો. પણ સ્વામીને મનમાં તો નીકળવું હતું, તોય પાછા 3 વાગે તો ઉઠી ગયા. ઉઠીને તરત સ્વામી કે નીકળવું જ છે સારંગપુર. પ્રિયદર્શન સ્વામી રિપોર્ટમાં 1.5 પાનું લખેલો છે કે આજે મર્સિડીઝનો રંગ જોયો. મર્સિડીઝ જે ગાડી જે કક્ષા માટે બનાવેલી, જે કક્ષા આજે જોઈ, ઇન્દ્રવદને 150 ક્રોસ કરાવેલું. સ્વામી કે તું તારી જેટલી સ્પીડ રાખ્યો એટલી રાખ, મને સંત સ્વામી પાસે વહેલો પહોંચાડ. અને મર્સિડીઝ 150 ઉપર જતી હતી. બોચાસણથી સારંગપુર 1.5 કલાકમાં પહોંચાડેલી. સડસડા 1.5 પાનું રિપોર્ટનું ભરેલું છે કે મર્સિડીઝ આજે રંગ રાખ્યો. એમ માણકી ઘોડી તે દિવસે રંગમાં હતી. એમ શ્રીજી મહારાજ જુનાગઢ જીનાભાઈ પાસે પહોંચ્યા, સીધા જ જીનાભાઈના ઓરડામાં. અને દોડીને શ્રીજી મહારાજ જીનાભાઈ જે ખાટલામાં સૂતા ત્યાં જઈને મહારાજ જીનાભાઈને ઉઠાડે. મહારાજ કે જીનાભાઈ, સહેજ આંખ ખોલી અને મહારાજને જોયા, તૃપ્ત થઈ ગયા, એકદમ ઠરી ગઈ છાતી કે મહારાજ. મહારાજ કે જીનાભાઈ હું આવી ગયો. એમ કહીને મહારાજ આમ બેઠા, આમ ખાટલા ઉપર બેઠા, જીનાભાઈને આખા શરીર ઉપર પોતે 2 વાર હાથ ફેર્યો. પછી છાતી ઉપર આમ થાબડતા આશીર્વાદ આપતા આપતા મહારાજ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, અમે તમને ધામમાં લેવા માટે આવ્યા છે. એમ કહીને ઠાકોરજીના દર્શન કરાવડાયા. ત્યાં પોતે ધૂન કરી ઠાકોરજીનો પ્રસાદીનો હાર એ વાસુદેવનારાયણ ઓરડેથી લીધો હતો એ મહારાજે અમને પહેરાવડાયો. અને ત્યાં શ્રીજી મહારાજે જીણાભાઈની સેવાઓ બધી યાદ કરી કે જીણાભાઈ તમને યાદ છે અમને જ્યારે વસંત ઉત્સવ ત્યાં કરેલો પંચાળામાં ત્યારે તમે આવી સેવા કરેલી. તો જીણાભાઈ તો કંઈ બોલી નહોતા શકતા એટલે આમ ડોકું હલાવે હલાવે એટલે શ્રીજી મહારાજ પછી પાછો બીજો પ્રસંગ યાદ કરાવે. અંત સમયે પોતાના ભક્તને પોતાનામાં વૃત્તિ જોડાવવાનો પ્રયત્ન મહારાજ કરતા હતા. કેટલો દાખલો, એક એક પ્રસંગ જીણાભાઈની જે ભક્તિના સેવાનો હતો, સમજણનો હતો, એ બધો મહારાજ યાદ કરાવતા હતા. અને જીણાભાઈની પૂર્ણ રીતે વૃત્તિ એક ધારું, એક તો મહારાજની સામે જોતા જોઈ રહેલા, મુખારવીની સામે, આટલે જ નજીક મહારાજ બેઠા હતા. અને આ બધા પ્રસંગોની મહારાજ સ્મૃતિ કરાવતા જાય. તો 1.5 કલાક સુધી શ્રીજી મહારાજ જીણાભાઈને બધી પોતાના ચરિત્રોની સ્મૃતિ કરાવી. અને મહારાજે કીધું, જો હવે અમે અહીંથી નીકળીએ છીએ પણ મહારાજ અમે તમને ધામમાં લેવા માટે આવશું. જીણાભાઈ તરત મહારાજનો હાથ પકડી દીધો કે ના. અને પછી કીધું, તમારા સાનિધ્યમાં જ ધામમાં જવું છે. મહારાજે આમ આંખ બંધ કરી અને હાથ ફેર્યો શરીર ઉપર અને જીણાભાઈએ દેહ મૂક્યો, ધામમાં ગયા. અને તે વખતે ધામમાં જતા પહેલાં જીણાભાઈને મહારાજે પૂછ્યું કે તમારે કંઈ કહેવું છે, પૂછવું છે? તો કે હા. જીણાભાઈ કે મહારાજ, સોરઠમાં સત્સંગ તો બહુ સારો થયો છે આપની કૃપાથી, પણ સોરઠમાં એક મંદિર તમે મોટું કરો અને એ પણ જો જૂનાગઢમાં કરો તો આખા સોરઠનો સત્સંગ અહીં સચવાઈ રહે મંદિરના આધારે. મહારાજ કે કરશું. જીણાભાઈએ તરત ઈશારો કર્યો એના મોટાભાઈ દાદાભાઈ બાજુ ઊભા હતા કે આપણે વાડીનો જે વાડી છે મારા નામે એ તમે શ્રીજી મહારાજને આપી દેજો, ત્યાં મહારાજ મોટું મંદિર કરે. મહારાજે બીજું પૂછ્યું, હવે કંઈ પૂછવું છે? જીણાભાઈ એકદમ હાથ જોડીને તૂટતા સ્વરે, બોલી તો બહુ નહોતા શકતા, કે મહારાજ આ મૂળજી બ્રહ્મચારી જેવી નિસ્વાર્થ ભાવે અને નિર્દોષ ભાવે તમારી સેવા કરે છે એવી તો કદાચ હું નહીં કરી શક્યો, પણ મિયાજી ને રતનજી જેવી તમારી સેવા કરી છે એવા ભાવથી મેં સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે, તો મારી સેવા તમે બધી સ્વીકારજો અને મને ધામમાં લઈ જજો. મહારાજ કે તમારી બધી સેવા અમારી સુધી પહોંચી ગઈ છે, તમે નિશંક થઈ જાઓ. એ જીણાભાઈને એકદમ આમ છાતી ઠરી ગઈ. મહારાજ કે હવે કંઈ પૂછવું છે? કે ના મહારાજ, હવે કંઈ નથી પૂછવું. અને યોગી મહારાજે યોગીતામાં કહ્યું છે ને એ વાક્ય, યોગીજી મહારાજે આ પ્રસંગની સ્મૃતિ કરી છે. ત્રીજું શ્રીજી મહારાજ યાદ કરાયું. મહારાજ કે હઠીનું કંઈ પૂછવું છે? એટલે એનો દીકરા હઠીસિંહ, એ પ્રસંગ આવે છે ને યોગી ગીતામાં, એ આ પ્રસંગે બનેલો છે. ત્યારે જીણાભાઈ બોલ્યા કે મહારાજ, હઠી એમનો દીકરો, કે મહારાજ હઠી તો તમારો ભક્ત થશે તો તમે ખબર રાખવાનો જ છો, હું ભલામણ નહીં કરું તોય. પણ જો હું ભલામણ ભલે મેં કરી હોય પણ જો એ તમારો ભક્ત નહીં થાય તો મેં કીધું હશે તોય તમે ખબર રાખવાનો નથી, કારણ કે તમે પડાઈ. પાછળ નારાયણ કુંડા આવીને મહારાજે સ્નાન કર્યું, દાદાભાઈ પાસે બેઠા અને ત્યાં જ દાદાભાઈએ એ જ દિવસે જૂનાગઢની જમીનનો લેખ શ્રીજી મહારાજને કરી આપ્યો અને લેખ લઈને શ્રીજી મહારાજ પાછા ગઢડા પધાર્યા. અને ત્યાં પછી શ્રીજી મહારાજ અત્યારે જે જૂનાગઢમાં જૂનું મંદિર છે, જૂના તાબાનું, એ મોટું મંદિર ત્યાં શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને રાખીને કર્યું. પણ જો અંત સમયે પોતાના ભક્તને દર્શન આપવા સ્થૂળ દેહે પણ આપે અને ઘણા બધા વખતે દિવ્ય દેહે પણ દર્શન આપવા, પણ મહારાજે આ પણ લીધું છે કે અંત સમયે ભક્તને દર્શન આપીને ધામમાં લઈ જવા. ગુણાતીયન સાંઈ વાતમાં કહ્યું છે, સ્વામી કે પૂર્વે તો અવતારો પોતાના એક કે બે કે ચાર ભક્તોને લેવા આવ્યા હોય એવા પ્રસંગો શાસ્ત્રમાં લખેલા છે, અને આજે તો મહારાજ ઘરો ઘર પધારે છે એ મહારાજનું પુરુષોત્તમપણું છે, એ શ્રીજી મહારાજનું સર્વ

હરિપણું છે કે ઘરે ઘરે લેવા માટે આવે છે. એમ આપણા ગુરુહરિ પણ એવા અપાર ભક્તવત્સલ છે કે અંત સમયે પોતાના ભક્તને દર્શન આપીને ધામમાં લઈ જાય છે. એ શ્રીજી મહારાજે જે નિયમ 200 વર્ષ પહેલાં લીધો છે, આજે 5મી પેઢીએ પણ એ નિયમ ચાલુ છે. પ્રમુખ સ્વામી મહારાજ 1991 સાલમાં ગોંડલમાં હતા અને મુંબઈથી કોઠારી સ્વામીએ ફોન કર્યો કે સ્વામી દોલતભાઈ બહુ બીમાર છે અને અત્યારે પથારીવાસ છે અને હોસ્પિટલમાં ખસેડ્યા છે, અને ડૉક્ટરે કીધું કે ગમે ત્યારે ધામમાં જાય, કે એમને થ્રોટ કેન્સર હતું. પણ આપની છબીને છાતી ઉપર રાખીને એક ધારું મટકું માર્યા વિના જોયા કરે છે અને રડ્યા કરે છે કે મને પ્રમુખ સ્વામીના દર્શન કરાવો. એમના દીકરાઓએ સમજાવ્યું કે પ્રમુખ સ્વામી તો અત્યારે ગોંડલમાં છે, હવે વાત પણ ન કરી શકે ફોન ઉપર, કારણ કે થ્રોટ કેન્સર હતું, જે કંઈ કહેવું એ લખીને કે. એટલે કોઠારી બાપાએ આટલું કીધું અને પછી કીધું કે સ્વામી આપ ફોન એટલા માટે કર્યો કે આપને આ સમાચાર જણાવવા હતા કે આપ કૃપા કરજો કે ધામમાં જાય. સ્વામી કે કૃપા તો કરશું પણ કોઠારી તમે તૈયારી કરો, હું મુંબઈ આવું છું. સીધું જો ફોન ઉપર કે હું મુંબઈ આવું છું. કે બાપા ક્યારે? સ્વામી કે તમે ફોન મૂકો એટલે અહીંયા હું વ્યવસ્થા કરું છું ને આજ સાંજના પ્લેનમાં હું મુંબઈ આવું છું. હવે બપોરે 12 વાગે ફોન કર્યો, સ્વામી કે સાંજના પ્લેનમાં મુંબઈ આવું છું. ટિકિટો કરાવડાવી સ્વામીએ પ્લેનની, પોતાની સેવક સંતોની સાથે લેવાના હરિભક્તો હતા. ગોંડલથી રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા અને ત્યાંથી સ્વામી બોમ્બે ફ્લાય થયા અને એરપોર્ટ ઉપર ઉતર્યા. કોટેશ સાહેબ પૂછ્યું સ્વામી આપણે મંદિરે જઈએ ને કાલ સવારે ત્યાં જશું? સ્વામી કે કાલ સવારે મારે અત્યારે દોલતભાઈ મળવા જવું છે. સીધા જ એરપોર્ટ ઉપરથી પ્રમુખ સાહેબ મહારાજ જસલોક હોસ્પિટલ ગયા અને ત્યાં દોલતભાઈ ત્યાં આઈસીયુમાં હતા. સીધા જ પહોંચ્યા સ્વામી અને આમ જેમ શ્રીજી મહારાજ જીનાભાઈના ઓરડામાં પહોંચ્યા, આમ દોડીને જીનાભાઈ પાસે પહોંચ્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર પણ આમ ઉમટ હતી કે પોતાના લાડીલા હરિભક્તને મળવાની. સ્વામી નામ ઉતાવળે પગલા થવા માંડ્યા અને સ્વામીએ નિર્ભય સ્વામીના હાથમાંથી ઠાકોરજી પોતે લઈ લીધા. ત્યાં જઈને દોલતભાઈના ખાટલા ઉપર બેસી ગયા, દોલતભાઈની બાજુમાં, અને ઠાકોરજી એમની છાતી ઉપર મૂક્યા અને સ્વામીએ જીનાભાઈને આમ સ્વામીએ દોલતભાઈને આમ જગાડ્યા, આંખ ખોલી, ઓહ સ્વામી તમે? સ્વામી કે તમને મળવા માટે હું આવ્યો છું, જો હરિકૃષ્ણ મહારાજને સાથે લાવ્યો છું, લો એના દર્શન કરો. એમ કહીને જાતે હરિકૃષ્ણ મહારાજને ઊંચા કરીને દોલતભાઈને દર્શન કરાવડાયા. દોલતભાઈ તો એકદમ આમ આંખમાં આંસુ આવી ગયા, આમ ગદગદ ભાવે ઠાકોરજીના દર્શન કરતા જાય અને પાછા ગુરુહરિના દર્શન, બે આમ સ્વામીના બેના દર્શન કરતા જાય. કે બાપા તમે આમ લખ્યું એને સ્લેટમાં કે ક્યાંથી આવ્યા? સ્વામી કે અત્યારે ગોંડલથી આવ્યો પણ આમ તો અક્ષરધામમાંથી આવ્યા છીએ. આમ તો હવે સ્વામી કેમ બોલ્યા? જ્યારે જ્યારે બાપા મુંબઈમાં હોય અને સવારે વોકિંગ કરવા માટે બહાર આવે 6:40 ત્યારે દરવાજા પાસે દોલતભાઈ ઊભા રહેતા, એમને ટેવ હતી. અને જેવા બાપા બહાર નીકળે એટલે પહેલું વાક્ય આ બોલતા હતા કે ઓહો સાક્ષાત અક્ષરધામમાંથી પધાર્યા. સ્વામીએ એમની એ સેવા ને ભાવ, એ ભક્તિ ને વાક્યો, એ શબ્દો યાદ રાખેલા. સ્વામી કે આમ તો અમે ગોંડલથી આવ્યા છીએ, એટલે અત્યારે તો ગોંડલથી આવ્યા પણ આમ તો અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ. આટલું બોલ્યા અને દોલતભાઈ આમ આંખમાંથી આમ ચોધા રાસુએ રડી પડ્યા કે સ્વામી હું કાયમ જે વાક્ય બોલતો તે વાક્યની સ્મૃતિ કરાવી. સ્વામી કે યાદ છે અમે જ્યારે જ્યારે વોકિંગ કરવા માટે બહાર આવે ત્યારે તમે આ વાક્ય બોલતા? તો કે હા. જેમ ઝીણાભાઈને શ્રીજી મહારાજે બધા જ પોતાના ચરિત્રોની અને ઝીણાભાઈની ભક્તિ અને સેવાની સ્મૃતિ કરાવી, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ પ્રસંગ સહજ શરૂ કરી અને દોલતભાઈની બધી ભક્તિ સેવા બધી જે યાદ કરાવી અને બધી ખૂબ પછી ત્યાં સ્મૃતિ આપી. જેમ શ્રીજી મહારાજે શરીર ઉપર હાથ ફેરેલો ઝીણાભાઈને, એમ આખા શરીર ઉપર 2 વાર હાથ ફેર્યો સ્વામીએ દોલતભાઈને અને છાતી ઉપર આમ આશીર્વાદ આપતા આપતા સ્વામી કે ભજન કરતા કહેતા, સ્વામી સ્વામિનારાયણ ધૂન બોલતા સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત આવ્યા છે, અમે પણ આવ્યા છીએ અને હવે તમને ધામમાં લઈ જવા છે. સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ દર્શન કરો. જે વાઘા, કેટલું સરસ વાક્ય બાપા બોલ્યા. સ્વામી કે જે વાઘા હરિકૃષ્ણ મહારાજ અત્યારે પહેર્યા છે એ જ વાઘા પહેરીને તમને લેવા માટે આવશે. દોલતભાઈએ તરફ પ્રમુખ સાહેબ મહારાજનું ગાતરિયું પકડ્યું અને આમ આમ ખેંચ્યું. સ્વામી કે અમે આજ વાઘા પહેરીને લેવા માટે આવશું. પોતાના ભક્ત માટે કેટલો બધો પ્રેમ. અને પછી સ્વામી કે જો અમે અત્યારે મંદિરે જઈએ છીએ પણ મહારાજ તમને ધામમાં લઈ જશે. એ દોલતભાઈએ પૂછ્યું ક્યારે? કારણ કે પોતે પણ હવે એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા ધામમાં જવા માટે. દોલતભાઈએ પૂછ્યું ક્યારે? સ્વામીએ પણ આમ કર્યું ને, સ્વામીએ સામે ઈશારો જ કર્યો. શું? આજે જ મહારાજ ધામમાં લઈ જશે. અને સ્વામી એ પછી સ્વામી ત્યાં, અરે ના, સ્વામી એવું બોલે, સ્વામી કે કાલે એકાદશી છે ને, બીજે દિવસે એકાદશી હતી, કે સ્વામી કે કાલે એકાદશીએ મહારાજ ધામમાં લઈ જશે. અને પછી સ્વામી મંદિરે પધાર્યા અને કોઠારી સ્વામી બધા સંતો કીધું બાપા રોકાવ, સ્વામી કે અમે તો પાછા ગોંડલ જઈએ છીએ. બીજે દિવસે સવારના ફ્લાઇટમાં પાછા રાજકોટ આવ્યા, ત્યાંથી ગોંડલ એરપોર્ટ પરથી સીધા ગોંડલ મંદિરે જ ગયા અને ત્યાં ઠાકોરજી દર્શન કરતા હતા અને ઘનશ્યામ મહારાજ પાસે સ્વામી ઊભા રહ્યા. 12:45 સમય થયેલો સવારે અને સ્વામી આમ ઘનશ્યામ મહારાજને કે રીતસર બોલ્યા, સ્વામી કે આપણે અહીંયા દર્શન કરીએ છીએ ભગવાનના, આપણા દર્શન કરીએ છીએ અને હજી દોલતભાઈના ધામમાં જવાના સમાચાર કેમ નથી આવતા?

આટલું બોલ્યા અને હજી આમ દર્શન કરીને આમ ફર્યા અને જ્ઞાની સ્વામી નીચેથી દોડતા આવ્યા કે બાપા, દોલતભાઈના દીકરાનો ફોન હતો અને હમણાં 2 મિનિટ પહેલા જ દોલતભાઈ ધામમાં ગયા. સ્વામી કે હું પૂછતો હતો કે હજી કેમ ધામમાં નથી લઈ ગયા તમે દોલતભાઈને? જો આમ અનસમયે દર્શન આપીને ધામમાં લઈ જાય છે ભગવાન અને સંત, એ આ વાતની પ્રતીતિ. પછી સ્વામી પાસે એના દીકરા સાથે ફોન ઉપર વાત કરી, બધી વિધિ કેવી રીતે કરી, બધું કહ્યું, ગોંડલી નદીમાં, ગઢડામાં, ઘેલા નદીમાં બધા બધું આશ્વાસન બધાને આપ્યું. પણ જો આવી રીતે શ્રીજી મહારાજ જેમ અન સમયે પોતાના ભક્તને દર્શન આપીને ધામમાં લઈ જતા, એમાં આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા જ અપાર ભક્ત વત્સલ છે કે અન સમયે પોતાના ભક્ત પાસે દોડી જાય, અન સમયે દર્શન આપીને ધામમાં લઈ જાય છે, એમનું ભક્ત વત્સલપણું છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

अक्षर धाम थी अवनिमा ऐश्वर्य मुक्तो लई शोभे अक्षर साथ सुंदर छवि लावण्य तेजो मई करता दिव्य सदा रहे प्रगट जय साकार सर्वोपरि सहजानंद कृपाणु ने नित नमु सर्वावतारी हरि शोभो साधु गुणे सदा सरडने झक्ते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनी कृपा तनु पात्र शो धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जछो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। गई काल थी आपणे वात समझीए छीए कि गुणातीतानंद स्वामीए एम वात करी के भगवान तो 30 वर्ष सत्संगमां रह्या ने हवे साधु रूपे 10-20 पेढ़ी रहेशे। एटले के गुणातीत सत्पुरुष द्वारा भगवान स्वामीनारायण आजे पृथ्वी ऊपर प्रगट छे। अने ए दृष्टिकोणथी श्रीजी महाराजना बाळपणथी लईने आपणे स्वामीश्रीना चरित्र पण एवा ज छे, એવું જ એમની વિચારધારા વર્તન અને વાણીમાં સામ્યતા આપણને દેખાય છે એ વાત આપણે સમજતા હતા। અને એમાં જે કારણીનું છઠ્ઠું વચનામૃત છે કે શ્રીજી મહારાજે વાત કરી કે અમે તો આ દેહ છે એ હરિભક્તો એટલે કે આ સત્સંગને અર્થે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એમ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ પોતાનો દેહ આ સત્સંગને અર્થે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે એ આપણને તાદ્રશ દેખાય છે। આપણે સૌ એના સાક્ષી છીએ કે સ્વામીશ્રીએ પોતાની 84 વર્ષનું આ જીવન એ સંપૂર્ણપણે આ સત્સંગને અર્થે ઘસી નાખ્યું છે। એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા કે કેવી રીતે હરિભક્તોના વ્યવહારમાં મહારાજે રસ લીધો છે અને આજે કેવી રીતે સ્વામીશ્રી લે છે। ભક્ત વત્સલપણામાં આપણે એ પણ સમજ્યા હતા કે જેમ મહારાજ અનેક રીતે અનુકૂળતા કરી આપવા માટે પોતે ઘસારો વેઠતા, એમ સ્વામીશ્રી પણ હરિભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે પણ

સર્વ પ્રકારે ઘસારો વેઠે છે. એવી જ રીતે જે મહારાજ દરેક પ્રકારની વ્યવહારિક ધ્યાન, એ વ્યવહારિક ધ્યાન મહારાજ દરેક પ્રકારનું રાખતા હરિભક્તોનું, એમ સ્વામીશ્રી પણ રાખે છે. એનું કારણ આપણે સમજ્યા હતા કે સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને ઉત્તર આપેલો કે હરિભક્તોને કંઈક વ્યવહારિક અનુકૂળતા થઈ જાય, એમને સુંદર માર્ગદર્શન કે આશ્વાસન મળી જાય, એમને આશીર્વાદ મળી જાય, એને લઈને એનું વ્યવહારિક કાર્ય જો ઉકેલી જાય તો એમને વધારે સારી રીતે ભગવાન ભજવાની અનુકૂળતા આવે. એ હેતુથી અમે એમની સાથે આ બધા કાર્યોમાં રહીએ છીએ. એટલે શ્રીજી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ પ્રણાલિકા છે અને આજે પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. અને ઘણા બધા કુટુંબો તો આજે સત્સંગમાં એવા છે કે જે તન મન ધન સર્વ પ્રકારે ન્યોછાવર છે, તો એ કુટુંબના જાણે વડીલ સ્વામીશ્રી પોતે જ હોય. એ કુટુંબમાં દરેક નાના મોટા નિર્ણય સ્વામીશ્રી જ લેતા હોય. બાળક જન્મે તેનું નામ પાડવાથી માંડીને કોઈ વડીલોની નાની મોટી મુશ્કેલીઓ હોય, અથવા તો કુટુંબમાં એકદમ કંઈક ખાનગી કદાચ એવો પ્રશ્ન હોય, તો પણ બધા જ નિર્ણયો એ પ્રમુખ સ્વામી મહારાજ જ લે છે. ઘણા કુટુંબો તો એવા છે એમાં એકદમ આઉટરાઇટ સ્વામીશ્રી નિર્ણય આપી દેતા હોય છે, ઘણી વખત એમની ગેરહાજરીમાં પણ, કારણ કે સ્વામીશ્રીને એવો વિશ્વાસ છે કે આ કુટુંબમાં નાના મોટા ભાઈ ભાઈ બધા જ એમને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ છે અને પોતાના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે એમનું કહ્યું બધું જ માનશે. તો મહારાજને પણ ઘણા બધા કુટુંબો વિશે એવો વિશ્વાસ હતો અને આજે સ્વામીશ્રીને પણ ઘણા બધા કુટુંબો વિશે એવો વિશ્વાસ છે, એ એમનું ભક્ત વત્સલપણાનું પ્રતિબિંબ છે. શ્રીજી મહારાજ એક વખત ત્યાં મચ્છિયાવ ગામે બિરાજમાન હતા. સાયમ સભા પૂરી થઈ એટલે મહારાજ કંઈક આમ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે હરિભક્તોએ બધા વ્યક્તિગત દર્શન કરી અને ત્યાંથી વિદાય લેતા હતા. એમાંના રોજકાના કાકાભાઈ, પૂંજાભાઈ, વડીલ બાય હરિભક્ત જીજીભાઈ, એ બધાએ જોયું કે મહારાજ તો કોઈ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ પાસે જઈને વાત કરી કે મહારાજ ચાલો જમવા નથી આવો. મહારાજ કે જમવું છે પણ અમને જરા મનમાં એક વિચાર રહે છે. ત્યારે વડીલ વૃદ્ધ બાય હરિભક્ત જીજીબાઈ, એમની ઉંમર લગભગ 85 વર્ષની હતી, એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ શું વિચાર છે. ત્યારે મહારાજે કહ્યું કે આપણને આ 95ના ઝીણાભાઈએ ઘણા વખતથી વાત કરી રાખી છે કે એમના દીકરીની લગ્નની ઉંમર થઈ ગઈ છે અને કોઈ સારું પાત્ર મળે તો તમે જોજો એમ આપણને કહ્યું છે. તો મને એમ થાય છે કે આ ઝીણાભાઈના દીકરીનું લગ્ન એ આપણે આ હાલાજીના દીકરા સાથે કરીએ તો કેમ. મહારાજે આ વાત મૂકી એટલે ત્રણેય સામે વડીલ હરિભક્તો એ જરા ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ કે મેં એટલે જ વાત કરી છે કે તમારો કંઈ અભિપ્રાય હોય ને, કંઈ વાત હોય તો મને કહો. ત્યારે આ જીજીબાઈ જે વૃદ્ધ બાય હરિભક્ત, એને કહ્યું કે મહારાજ આપને મનમાં વિચાર આવ્યો છે એટલે અમને બીજી શંકા તો કંઈ છે નહીં, પણ આપ જ્યારે પૂછો છો ત્યારે એટલું કહેવાનું મન થાય છે કે 95ના દરબાર ઝીણાભાઈ તો ગરાસિયા દરબાર કહેવાય અને જૂનાગઢ નવાબ સાહેબની કચેરીમાં એમની ખુરશી છે, એટલે એટલું મોટું ઘર એની દીકરી એ આવા સામાન્ય ઘરમાં જાય નહીં, અમારા દરબારોમાં બહુ હીણું દેખાય. અને જ્યારે હાલાજી તો કાઠી દરબાર છે એટલે ગરાસિયાની દીકરી કાઠીના ઘરમાં જાય નહીં. મહારાજ કે એ વિચાર તો અમને પણ આવેલો, પણ છતાં અમારી ઈચ્છા છે જો થાય તો બહુ સારું ને બંને જણા ખૂબ સુખી રહેશે. એટલે તરત કાકાભાઈ અને પૂંજાભાઈ હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ તો બરોબર છે, આ વિચાર આપને આવી ગયો હોય અને છતાં આપનો આગ્રહ હોય તો પછી ખૂબ સારું છે. મહારાજ એમ કરો, તમે ત્રણેય જણા એ ઝીણાભાઈને જઈને વાત કરો. એટલે ત્રણેય જણા ઝીણાભાઈ પાસે પહોંચ્યા અને એમને વાત કરી કે મહારાજની આવી ઈચ્છા છે અને અમને મોકલ્યા છે. ત્યારે ઝીણાભાઈએ થોડોક આમ વિચાર આવ્યો અને પછી એમ થયું કે ભલે મહારાજની ઈચ્છા હોય તો અમે રાજી છીએ. ત્રણેય જણા આવીને મહારાજને વાત કરી. એટલે મહારાજ કે એમ કરો, હવે ઝીણાભાઈની દીકરીને જઈને તમે પૂછો. એટલે ઝીણાભાઈની દીકરી પાસે જીજીબાઈ જે બાય હરિભક્ત હતા એણે જઈને કહ્યું કે બેટા તારા લગ્ન છે એ મહારાજ હાલાજીના દીકરા સાથે ગોઠવે છે. ત્યારે ઝીણાભાઈની દીકરીએ કહ્યું કે મેં તો એ છોકરાને કોઈ દિવસ જોયો નથી, પણ છતાં જો મહારાજની ઈચ્છા હોય ને મહારાજ નિર્ણય લેતા હોય મારા જીવન વિશે તો મને સંપૂર્ણપણે માન્ય છે, તમે મહારાજને હા પાડી દેજો. એ પાછા આવે એટલે મહારાજે ત્રણેયને કહ્યું કે હવે તમે હાલાજી અને દીકરા જઈને મળી આવો કે મહારાજ આવી રીતે લગ્ન ગોઠવે છે, તમને પસંદ છે એટલે આ બાજુ મોકલ્યા.
તો હાલાજી અને દીકરા બંને રાત્રે ઘરે હતા અને હરિભક્તો આવે અને વાત કરી તો કે અમે તો બહુ રાજી, મહારાજની જેમ ઈચ્છા હોય એમ. ત્યારે મહારાજે કહી રાખેલું કે બંને દીકરા દીકરીને એકબીજાને જોવા હોય તો જોઈ લે અને મળી લે. ત્યારે બંને જણાએ કહેવડાયું કે અમારે કંઈ જ જોવાની જરૂર નથી, મળવાની જરૂર નથી. જો આપના હૃદયમાં વિચાર આવ્યો હોય, આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અમે રાજી જ છીએ. મહારાજને આ સમાચાર મળ્યા, આ બાજુ મહારાજે થાળ જમી લીધેલો. મહારાજ કે કાલ સવારે જ આપણે સભા પતે એટલે બંનેનું ત્યાં જ વેવિશાળ ગોઠવીએ. અને ત્યાં જ સભા મંડપમાં જ બંનેનું વેવિશાળ ગોઠવ્યું ત્યારે તો બંને એકબીજાને જોયા કે આ આપણે બે હવે ભેગું રહેવાનું એમ. ત્યાં સુધી બંનેને ખબર જ નહીં, પણ એટલો બધો અતૂટ વિશ્વાસ મહારાજ પ્રત્યે અને મહારાજના આદેશ પ્રત્યે કે ભલે જેમ મહારાજની ઈચ્છા હોય એમ અમે રાજી છીએ. અને મહારાજ પોતે ખૂબ રાજી થયા. અને મહારાજે જોકે તો ગોળ ને ધાણાને એ બધું તો રાત્રે જ મીઠું મોઢું કરાવી દીધેલું. બીજી દિવસે સવારે મહારાજે પૂંજાભાઈને પૂછ્યું કે તમારા દરબારોમાં શું વિધિ હોય વેવિશાળની. ત્યારે એણે કહ્યું કે અમારે તો શેલણ બનાવે. મહારાજ કે તો તૈયાર કરાવો, ઘી અમે પીરસીશું. અને બધા જ્યારે સભા પછી જમવા બેઠા, મહારાજ ઘીની વાળી લઈને જાતે નીકળ્યા. અને બધા તો પેલા તાસ જેવા મોટું વાસણ હોય એમાં ભાત હોય અને પછી ઉપરથી ઘી પીરસાય, ગોળ હોય, પણ એ ઘી ગોળમાં એ ભાત તરે એટલું બધું ઘી પીરસાતું હોય, એ શેલણ કહેવાય. દરબારો જ જમી શકે, આપણાથી તો જમાય જ નહીં, નહીં તો કાલથી પારણ પૂરી થઈ જાય, પચાવી ના શકીએ આપણે. એટલે પછી બધા ખુશ થઈ ગયા, આમ તાંસરી મોઢે માંડી માંડીને પીવા લાગ્યા. પણ મહારાજ જે ઘી પીરસે તો એક તાંસમાંથી બીજે તાંસ તરફ આમ વાઢી લઈ જાય તો મહારાજ આમ વાસણ ઊંચું ના કરે અને વચ્ચે આમ ઘી ઢોળાય. બે થાળી વચ્ચે પંગતમાં બેઠા હોય તો સહેજે અંતર તો થોડું હોય, 1.5 ફૂટ જેટલું ઘી જમીન ઉપર ઢોળાય. ત્યારે કોઈએ મહારાજને કહ્યું કે મહારાજ આપ પીરસો છો પણ આ ઘી તો ઘણું નીચે ઢોળાય છે. મહારાજ કે આ વેવિશાળનો પ્રસંગ છે ને બહુ આનંદનો કહેવાય, અને અમને બહુ આનંદ છે કે બંને જણાએ અમારી આજ્ઞા પાડી છે એટલે અમારે આનંદમાં આ બધું ઘી જાય છે. અને આનંદમાં મહારાજ એ રીતે ઘી પીરસ્યું, પણ મહારાજ બહુ રાજી થયા અને બંને જણાને આશીર્વાદ આપ્યા કે તમારી પેઢીઓમાં યુગો સુધી સત્સંગ રહેશે અને તમારી પેઢીઓમાં જે જે અમારી ભક્તિ કરશે એ તમામને અમે અક્ષરધામમાં લઈ જશું, એમ કહીને ખૂબ સુંદર મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા. તો આવી રીતે ઘણી વખત ઘણા કુટુંબોમાં ઘણા બધા વ્યવહારિક નિર્ણયો મહારાજ આમ સહેજે લઈ લેતા, કારણ કે એ બધા જ કુટુંબોમાં શ્રીજી મહારાજને વિશ્વાસ હતો કે મારું કયું એ બધા કરશે. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આજે અત્યંત વિશ્વાસ છે ઘણા બધા કુટુંબો વિશે કે સહેજે આમ નિર્ણય લઈ લે. ત્યાં મુંબઈમાં આપણા હરિભક્ત છે સાધુરામભાઈ, એમના દીકરા માર્કંડભાઈ અને યોગેશભાઈ, માર્કંડભાઈના બે દીકરીઓ એટલે માર્કંડભાઈ અને સાધુરામભાઈ બંને બાપાને કહી રાખેલું કે સ્વામી કે બંને દીકરીએ માસ્ટર્સ પૂરું કર્યું છે, હવે બંનેના લગ્નની ઉંમર થઈ છે તો કોઈ યોગ્ય સત્સંગી યુવક હોય તો આપ બતાવજો. અને બંનેને એકદમ દ્રઢ સત્સંગ છે એટલે માંગા તો ઘણે બધા ઠેકાણેથી આવે છે સારા, પણ બંને જણા ના પાડે છે કે જો રવિ સભામાં ન જઈ શકીએ, સત્સંગ શિક્ષણ પરીક્ષા ના આપી શકીએ, કાર્યકર તરીકે સત્સંગની સેવા ના કરી શકીએ, પ્રસંગે ટાણે ઉત્સવ સમયમાં દેશ પરદેશમાં લાભ ન લઈ શકીએ, તો પછી એ બધું લગ્ન જીવન કે સાંસારિક જીવન સાવ ધૂળ છે. એટલે એવો કોઈ સત્સંગી યુવક હોય તો આપ કહેજો. સ્વામીના મનમાં પણ હતું, પણ હવે એ કુટુંબ તો આટલું બધું એકદમ બહુ ઊંચું ઘર કહેવાય અને બધી રીતે ધનાઢ્ય કહેવાય અને મલ્ટી કરોડ બિઝનેસ બધા, એટલે એના યોગ્ય આવો ચુસ્ત સત્સંગી યુવક શોધવા એ ઘણી વખત આમ અઘરું થઈ જાય. અને નિયમ ધર્મ પણ એકદમ દ્રઢ, હવે આ તો બહાર પાણી પણ ન પીવે એ કક્ષાનો સત્સંગી યુવક બધી રીતે લૌકિક અને સત્સંગની દ્રષ્ટિએ શોધવો, એ સહેજે સ્વામીના મનમાં પણ હતું. અને જ્યારે જ્યારે માર્કંડભાઈ કે યોગેશભાઈ કે સાધુરામભાઈ સ્વામીને મળે ત્યારે આ વાત કરતા, 1.5 વર્ષ વીતી ગયું હશે, સ્વામી એક વખત મુંબઈમાં હતા અને રાત્રે સ્વામીશ્રી જમી રહ્યા અને પછી વ્યક્તિગત મુલાકાતો પૂરી થઈ. પૂરી થઈને સ્વામી ઊભા થઈને અંદરની રૂમમાં જતા હતા, ત્યાં ખૂણામાં આપણે એક યુવક છે કેદાર ઠક્કર, એને સ્વામીએ જોયો. એ સ્વામી કે કેદાર અહીંયા આવ, એટલે નજીક આવ્યો. સ્વામી કે શું કરસ તું? કે સ્વામી મેં ભણી લીધું. સ્વામી કે તું શું ભણ્યો? તો કે કમ્પ્યુટર એન્જિનિયરિંગનું. એટલે સ્વામીને કે કમ્પ્યુટર એન્જિનિયર કે કમ્પ્યુટર એપ્લાયન્સીસ કે કમ્પ્યુટર સાયન્સ કે, તો એમને એક પેટર્ન શબ્દ છે. સ્વામી કે તને કમ્પ્યુટરનું બધું તે ભણી લીધું? તો કે હા. સ્વામી એકલો આગલો જ શબ્દ વાપરે છે, પાછળ એન્જિનિયરિંગ કે એપ્લાયન્સીસ કે ડિઝાઇન કે કાંઈ જ નહીં. એ કે સાંઈ કે કમ્પ્યુટરનું બધું ભણી લીધું? તો કે હા બાપા મેં બધું ભણી લીધું. સાંઈ કે હવે તારે શું કરવાનું છે? કે સાંઈ મારે અમેરિકા જવાનું છે, મારે H1 આવે એમ છે કે 2 કે 3 કંપની સાથે વાત ચાલે છે ને હું ત્યાં જઈશ. સાંઈ કે ક્યારે જવાનું છે? તો કે હવે નક્કી થાય પણ 2-2.5 મહિનામાં કદાચ જવાનું થશે. સાંઈ કે તાર લગ્ન થઈ ગયા બાકી છે?
એટલે કેદાર કે સ્વામી મારા લગ્ન ક્યાં થયા છે? મારા લગ્ન થયા તમને ખબર ના હોય, મારા નથી થયા. સ્વામી કે પછી એમની આમ ટિપિકલ જે સ્વામીની આમ સ્ટાઇલ છે, અમુક અગત્યની વાત કે ઇન્ફોર્મેશન જોતી હોય તો એમનું મોઢું ને આંખ બંને ઝીણી થઈ જાય, કે આમ તે કે આમ જોઈ રાખ્યું છે કાંઈ એમની જે સ્ટાઇલ છે ને પૂછવાની એમ. એટલે સ્વામીને પૂછ્યું કે આમ કંઈ જોઈ રાખ્યું છે ક્યાંય? એટલે કે ના ના સ્વામી કાંઈ નથી જોઈ રાખ્યું, મારે કંઈ વાત નથી, હું અમેરિકા જાઉં, સેટલ થયું, એક બે વર્ષ પછી મેરેજ માટે આવીશ. એટલે સ્વામી એકદમ એની છાતી ઉપર આંગળી મૂકીને કે સ્વામી કે જો હવે તારે ક્યાંય જોવાનું નથી, ક્યાંય તું વાત ના કરીશ, હું તને કહીશ ક્યાં કરવાનું કે. પેલા કે ભલે સ્વામી. એટલે એક બુકિંગ કરી નાખ્યું સ્વામી એમ. પછી થોડા દિવસો પછી સ્વામી સવારે પૂજા પહેલા ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે, ત્યારે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને સ્વામી શ્રી આ બાજુથી નીકળતા હતા, ત્યાં જાળીની બહાર સાગરને ઉભેલો જોયો, સાગર દિવ્ય સાગર. એટલે એ ત્યાં ઊભો હતો, એટલે સ્વામી આમ નજર પડીને સ્વામીએ એકદમ જાળી પાસે નજીક જઈને કહ્યું કે હું અત્યારે હમણાં નાસ્તો કરી લો, પછી મને ઉપર મળ. એ કે સારું. એટલે સ્વામી પૂજામાં બેઠા એટલે તરત એને જોબ પર ફોન કરી દીધો કે આજે હું બપોર પછી મોડો આવીશ, કારણ કે એને સ્વામીએ બોલાવ્યો તો નાસ્તા પછી મળો એટલે 10:30 થઈ જાય ત્યાં સુધીમાં તો જોબ શરૂ થઈ ગઈ. એટલે કીધું કે હું હાફ લીવ છું, બપોર પછી આવીશ. અને પછી ત્યાં નાસ્તામાં દર્શન માટે બેઠો અને પછી નાસ્તો પૂરો થયો સ્વામી પાસે, સ્વામી કે હમણાં ઊભો ને આ બધું પતી જાય ભાઈ છેલ્લે તને મળું. બધા 100-150 મુલાકાતીઓ બધા પૂરા થયા પછી સ્વામીને પૂછ્યું શું કરસ, તો કે મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું. સ્વામી કે હવે શું છે? તો કે ન્યૂઝીલેન્ડ જઉં છું. સ્વામી કે થઈ ગયું? તો કે આ વિઝન બધું આવી ગયું. સાંઈ કે તાર લગ્નનું? તો કે સ્વામી લગ્ન નથી થયા મારા. કે લગ્ન ક્યાં થયા છે? તો કે સ્વામી કે તે શું વિચાર્યું? તો કે મેં સ્વામીજી કે વિચાર્યું નથી, હજી તો હું જઉં પછી એક બે વર્ષ પછી આવીશ. સાંઈ કે જો હવે તું ક્યાંય જોતો નહીં, હું તને બતાવીશ, હું કહું ત્યાં લગ્ન કરવાના. તો કે ભલે, સેકન્ડ બુકિંગ તરત. પછી સ્વામીના મનમાં હશે ને સ્વામી પછી વિચરણ કરતાં કરતાં ભરૂચ પધાર્યા. 2001 સાલમાં ભરૂચ શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા હતી, એના થોડા દિવસો પહેલાં જે સુવર્ણ કરશ અને ધજાદંડ જેનું હમણાં જેમ દિલ્હીમાં સ્વામીએ પૂજન કર્યું એવી રીતે પૂજન વિધિ હતી. અને ઘનશ્યામભાઈને બધાને ઉમરેઠથી બોલાવેલા. આગળ દિવસે સાંજે સ્વામીશ્રી આમ પત્ર વાંચન કરતા હતા અને સ્વામી આમ પગ ઉપર પગ ચડાવીને ચશ્મા પહેરીને પત્ર વાંચતા વાંચતા ધર્મચરણ સ્વામીને કે આપણે માર્કંડભાઈને ફોન કરો ને. એટલે પછી માર્કંડભાઈને ફોન કર્યો. સ્વામી કે શું કરો? તો કે સ્વામી હું તો અત્યારે ઓફિસથી અત્યારે ઘરે જઉં છું. સ્વામી કેમ કરો, કાલ સવારે તમે અહીંયા ભરૂચ આવી જાઓ. તો કે સ્વામી કંઈ આમ કામ હોય, મારે કંઈ તૈયારી કરીને આવવાનું હોય તો એ રીતે. સ્વામી ના ના એવું કંઈ છે નહીં, તમે આવો ને કાલ સવારે મને પૂજા મળી જાઓ, પૂજામાં પહોંચો. તો કે તો સ્વામી મારે રાત્રે આવી જવું પડે. સ્વામી કે આ રાત્રે નીકળી જાઓ, રાત્રે અહીં પહોંચી જાઓ. તો કે ભલે. અને એમને બિચારાને આશ્ચર્ય કે આ કેમ સ્વામી અચાનક બોલાયા છે. ફોન મૂકીને સ્વામી ધર્મચરણ સ્વામીને કે આપણે દિવ્યેશને ને બે જણાને ફોન કરો. કે છે તો કે કોણ બીજા? સાંઈ કે પેલો આપણે ઠક્કર લુવાણા કોણ પેલો? કેદાર. હા કેદારને ફોન કરો. કે અને પછી બે જણાના નંબર તો ધર્મચરણ સ્વામી પાસે ડિરેક્ટ હતા નહીં, બોમ્બે મંદિરે ફોન કરી અને તેની ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર લીધા અને પછી બે યુવકોને ફોન કર્યા. સ્વામી બે જોડે વાત કરી, ત્રણ જ વાક્ય. સ્વામી કે શું કરસ? તો કે સ્વામી કંઈ નહીં, અત્યારે ઘરે જતો હતો. સ્વામી કે જો કાલ સવારે અહીં હું પૂજા કરું, ત્યારે મેં અહીં આવી જજે. કે સ્વામી મારું કંઈ કામ, મારે કંઈ તૈયારી કર. સાંઈ કે કંઈ નહીં, તું આવી જાય ને રાત્રે, એમ કર તું રાત્રે પહોંચી જા. ત્રણેયને રાત્રે ભેગા કરી દીધા. ત્રણેયમાંથી કોઈને કશું ખબર નહીં, એકબીજાને રિલેશન ખબર નહીં, આમ કશું જ નહીં. પછી સ્વામી માર્કંડભાઈને કહે જો હવે આપણે બંને દીકરીનું લગ્ન ગોઠવવાનું છે અને કાલે સવારે આપણે એમની સગાઈ કરવાની છે. તો કે સ્વામી બેને જણાને બોલેલું. સ્વામી કે ઊભા રહો, હજી તો આમ છોકરો જુઓ પછી આપણે આગળ વાત કરીએ. કે ના સ્વામી, આપે નક્કી કર્યું તો મારે કંઈ જોવાની જરૂર નથી. સ્વામી કે એમ નહીં, તમે જુઓ પછી તમે વાત કરજો. પછી સ્વામી કે ઊભા રહો, પહેલાં તમે જોઈ લો ને પછી વાત કરો ઘરે. એ સ્વામી બે છોકરા દૂર ઊભા રાખ્યા. સ્વામી બતાવજો પહેલાં બે ઊભા એ દૂરથી. અને પછી સ્વામી કેમ કરો, તમે ઘરે ફોન તો કરો કે એમને માનીએ છે ને ઘરે, તમારા ઘરવાળાને પૂછો વાઇફને. હવે હજી તો માર્કંડભાઈ કંઈક છોકરાને મળે ને બે વાત કરે ને પછી શું ભણેલા છે ને કશું નહીં. સ્વામી હવે સ્વામી આટલું બધું આગળ વધવા માંડ્યા એટલે એમને તો બીજી કંઈ પૂછવાનું રહ્યું નહીં. એટલે માર્કંડભાઈએ ઘરે એમના વાઇફને ફોન કર્યો કે ભાઈ આપણને બધાને મનમાં એમ હતું કે સ્વામીએ કેમ બોલાયો હશે મને. બધાને ઘરમાં વિચાર હતો કે સ્વામી મને આટલા માટે બોલાયો અને આપણે બંને ડોટર્સનું સ્વામી કાલે એન્ગેજમેન્ટ ગોઠવે છે અને બે છોકરાઓ. એટલે એને વાઈફે પૂછ્યું બે છોકરાઓ ક્યાં? તો કે એ બંને દૂર ઊભા છે ત્યારે મારાથી મને થોડો આછો આછો બેનો ચહેરો દેખાય છે. એટલે સ્વામીના મનમાં છે. એટલે સ્વામીએ કેવડાવ્યું કે તમારા વાઈફને પૂછો. એટલે એમને વાઈફે કીધું કે જો સ્વામીના મનમાં હોય અને સ્વામી નક્કી કરતા હોય તો આપણે બધી રીતે રાજી જ છીએ, તો તમે હા પાડી દો. એટલે કે મેં તો હા પાડી પણ સ્વામી તારો આગ્રહ રાખતા હતા કે ના સ્વામીને કહો કે અમે રાજી છીએ ઘરમાં બધા. તો ફોન એને કે ઉપર ચાલુ રાખીને સ્વામી પૂછ્યું સ્વામી ઘરેથી મારા વાઈફને બધા રાજી છે? સ્વામી કે તમારે બંને દીકરી સાથે વાત કરી? તો કે ના સ્વામી કે બંને જોડે વાત કરીને આવો. તો બિચારા પાસે બહાર જઈને એમની વારાફરતી એના મધર એટલે એના વાઈફને કહ્યું કે બેને વારાફરતી બોલાવો, ફોન ઉપર હું પૂછી લઉં. તો ફોન ઉપર માર્કંડભાઈ પૂછ્યું કે જો સ્વામી આવી રીતે તમારો એન્ગેજમેન્ટ ગોઠવે છે. બંને દીકરીઓએ જેમ ઝીણાભાઈની દીકરીએ મહારાજને કેવડાવેલું એમ કે જેમ સ્વામીની ઈચ્છા હોય
અને મરજી હોય ત્યાં અમે રાજી જ છીએ, અમારે કંઈ જોવું નથી અને સ્વામી જે વિધિ કરાવે એમાં રાજી છીએ. અને આવીને માર્કંડભાઈએ સ્વામીની વાત કરી અને સ્વામીના મુખ પર એકદમ આમ પ્રસન્નતા છવાઈ ગઈ, બહુ જ રાજી થયા. અને ત્યાં જ માર્કંડભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા, સ્વામી કે બે જણા ખૂબ સુખી રહેશે, મહારાજ સર્વ પ્રકારે રક્ષા કરશે. અને પછી બે છોકરાને બોલાયા, શું કે પેલા કે શું સ્વામી? સ્વામી કે જો તમારા બંનેનું કાલે સગાઈ આપણે ગોઠવવાની સવારે. પેલા કે હે સારું ભલે. કોણ? કે સ્વામી કે જો માર્કંડભાઈની બે દીકરીઓ છે એની સાથે સગાઈ ગોઠવવાની. તો કે સારું. અને પછી બીજી દિવસે સવારે તો પેલું કળશ પૂજન થયું આપણું ભરૂચ શિખરબદ્ધ મંદિરનું. કળશ પૂજનની વિધિ પૂરી થઈ અને સ્વામી ઘનશ્યામભાઈને કે હવે આપણે છે ને પેલી આપણે સગાઈની વિધિ ચાલુ કરો કે. એટલે સેવક સમતો કે સ્વામી આપણે નાસ્તો કરી લઈએ, થોડું મોડું થઈ ગયું છે અને પછી કરીએ. સ્વામી કે ના ના, ભેગી વિધિ સારું મુહૂર્ત છે, કળશનું ભેગું મુહૂર્ત અમૃત ચાલુ છે, પતી જાય ને કે વિધિ. સ્વામી કે ચાલુ કરાવો. એટલે ઘનશ્યામભાઈ તરત પાના ખોલવા માંડ્યા. આમ પાછા આને તો કળશ પૂજનમાંથી વિધિ ઉપર લગ્નની વિધિમાં તો જવાનું ને, આમ પાના ફેરવાના. સ્વામી કે આ શોધો. અને પોતે પાછા વિધિમાં ઊભા રહી ગયા સ્વામી. તો જેટલી વિધિ ઘનશ્યામભાઈ કરાવે એમાં પોતે પણ સામેલ બધી રીતે. હવે હાજરમાં કોણ? દીકરી તરફથી એના બાપ અને આ બે મૂર્તિયા. આના મા બાપ કોઈ હાજર નહીં, પેલા તરફથી દીકરીઓ કે પહેલા કોઈ હાજર નહીં. પણ જેટલા ગેરહાજર હતા એ બધાનો રોલ સ્વામીશ્રીએ ભજવ્યો. એ ગોર ગણો તો ગોર, ને દીકરાના મા બાપ ગણો તો દીકરાના મા બાપ, ને બ્રાહ્મણ ગણો તો બ્રાહ્મણ, એ બધા જ રોલ સ્વામીએ ભજવ્યા. પોતે હાથમાં જળ લે, પોતે નાળા છડી બાંધે, બધું જ પોતે વિધિ કરાવડાવે. અને પછી વિધિ ધમધોકારા આગળ ચાલતી હતી એમાં વચ્ચે એકદમ અટકી. એટલે સ્વામી એકદમ આમ વધારે કોન્શિયસ સ્ટેટમાં આવતા. સ્વામી પૂછાય કે કેમ વિધિ અટકી? એટલે માર્કંડભાઈ કીધું કે સ્વામી ઘનશ્યામભાઈ એમ કહે છે કે બે દીકરીઓના લગ્ન બે સાથે કરીએ છીએ તો આપ વારાફરતી નામ બોલો. સ્વામી કે આ તો બોલી છે, આમાં કંઈ વાંધો નહીં. એ કે સ્વામી બોલું વારાફરતી બે નામ, પણ કોની સાથે કોણે તો કહો. બે દીકરીના લગ્ન બે જણ, પણ કોની સાથે કોણ સ્પેસિફાય, એ તો કરવાનું જ ના કર. તે સ્વામી એકદમ ખડકાટ હસી પડ્યા. સ્વામી કે સારું, એ તો આપણે રહી ગયું નહીં કે. કેટલો બધો વિશ્વાસ! વિધિ આટલી બધી આગળ ચાલતી હોય ત્યાં સુધી બે કુટુંબને આટલો બધો વિશ્વાસ હોય, કેટલું બધું કે. પછી તો બધા હશે, માર્કંડભાઈ ખડકાટ હશે, પેલો કેદાર હશે, દિવ્યેશ હશે, બધા ખડકાટ હસતા હતા કે કોની સાથે કોને તો કહો. તો સ્વામી આમ કેટલા આમ કેઝ્યુઅલી, આમ જાણે ઘણી વખત આપણે આમ કહેતા હોય ને કે ભાઈ આ આમ ક્યાં કરે કે શર્ટ પહેરી, તો કે હા અમે શર્ટ પહેર્યું છે, કે કેઝ્યુઅલી કંઈક આપણે જવાબ આપીએ એમ. સ્વામી કે આ એમાં શું કે આપણે આમ આ છે કેદાર, આ આંચોડ મોટી ને આંચોડ નાની, ચલો વિધિ આગળ ચલાવો. કે ત્યાં ત્યાં દીધી. હવે મોટી નાની તો માર્કંડભાઈ એક જાણતા હતા આમાં. સ્વામી મોટી નાની બોલે સ્વામીને ખબર નહીં કોણ મોટી ને કોણ નાની. પેલા બેને કંઈ ખબર નહીં કોણ મોટી ને કોણ નાની. મોટી નાની બોલે એમાં ખાલી માર્કંડભાઈના ફાધર એક જ સમજતા હોય ને. પણ સ્વામી કે ચલો વિધિ આગળ જતા. પેલા હવે કે હારો ચલો, પેલાને ખાલી કેટલું યાદ રાખવાનું હતું, મારે મોટી ના નાની એટલું જ યાદ રાખવાનું હતું ને. નામમાં બીજું તો જોયેલું જ નહીં કશું ને. પાણી હાથમાં રાખીને વિધિ ચાલુ કરાવતા હતા અને વિધિ બધી આગળ ચાલુ રાખી. અને પછી વિધિ પતિને સ્વામીએ ખૂબ આશીર્વાદ આપ્યા, મીઠું મોઢું કરે, સાકર પોતે જાતે મોઢામાં મૂકીને ખૂબ આશીર્વાદ. સાંઈ કે બે જણા ખૂબ સુખી રહેશો, કાયમ તમારી પેઢીઓમાં સત્સંગ રહેશે, ખૂબ આશીર્વાદ આપ્યા. પછી બધાને હાર સ્વામીએ પહેરાવ્યા, પછી અંદર નાસ્તો કરવા ગયા. નાસ્તો કરતી વખતે પાછા છેલ્લે બધાને પ્રસાદ હાથમાં આપ્યો, પાછા બધાને મળી રહ્યા એટલે પાછા અંદર રૂમમાં બોલાવ્યા, ફરી વખત આશીર્વાદ આપ્યા, ફોટા પડાવ્યા, ખૂબ રાજીપો દર્શાવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા. પછી રૂમમાંથી વિદાય લેતા હતા એટલે સહેજે આપણને આમ ટેવ હોય, જોજો કે સ્વામી સાથે આપણે મળી ના આવે તો આમ નીકળતી વખતે આમ સહેજ આમ દર્શન કરતા જઈએ, બારણાની બહાર નીકળતા. એટલે આમ પાછળ ફળ્યા ને તો સ્વામી આમ નીચું જોઈ આમ આમ હસતા હતા. અને એમની ટેવ છે ઘણી વખત જમણા હાથ છે ને આમ જમણા પગ ઉપર આમ આમ કરતા હોય, આમ આમ સ્વામી આમ હસ્યા. એટલે ત્રણે જણા ઊભા રહી ગયા દરવાજે. કે સ્વામી કેમ હસ્યા? સ્વામી કે ના ના કંઈ નહીં, એમ કંઈ વધારે હસી પડ્યા, એમ કંઈ સ્વામી જરા વધારે હસી પડ્યા. એટલે પછી ત્રણે જણા ચાલતા અંદર આવ્યા. ના સ્વામી કહો, હસ્યા કેમ તમે? સ્વામી કે ના ના કંઈ નહીં. તો કે ના સ્વામી, તમે હસ્યા એટલે તમારા મનમાં કંઈક વિચાર તો હશે. એટલે સ્વામી કે જો બીજો તો કંઈ વિચાર નહીં, પણ તમે પાછા મુંબઈ જાઓ છો તો પાછા મળી લેજો, એકબીજાને ઓળખાણ કરી લેજો કે હવે આપણે બે ભેગું રહેવાનું છે, હવે તો કરવાના જ છે ને. પણ આવી રીતે આ ભક્ત વત્સલપણું છે કે પોતાના આશ્રિત હરિભક્તોની તમામ પ્રકારની ખેવના રાખી એના આલોક ને પરલોક બધી રીતે એને સુખ વર્તે એવી એમની જે સંભાવના રાખવી એ ગુણાતીત સત્પુરુષનું એક લક્ષણ, એક આગવી એમની આદત છે, એ આપણને એમના જીવનમાં દેખાય છે. તો જેમ ઘણા બધા એવા આશ્રિત સત્સંગી દ્રઢ કુટુંબો હતા એમાં મહારાજ પોતે એકદમ સ્વતંત્રપણે નિર્ણયો લઈ લેતા, એમ આજે પણ ઘણા બધા કુટુંબો છે કે એમાં સ્વામીશ્રી એકદમ આઉટ રાઈટ એ કુટુંબની વાત નીકળે એટલે સ્વામી જ નિર્ણય આપી દે. સ્વામી ઘણી વખત કેવડાવી દે, સ્વામી કેને કહેજો કે આટલી સેવા કરવાની છે, આઉટ રાઈટ નિર્ણયો આપી દે. એ અતૂટ વિશ્વાસ એમનામાં આપણને દેખાય છે.
ત્યારે એમનું ભક્ત વત્સલપણું છે. સામે આવા સત્સંગી કુટુંબોને પણ એટલી ક્રેડિટ છે કે આવા સમર્પિત હોય છે, આવા સમજણવાળા હોય છે. તો આવી નાવ જ્યારે સત્પુરુષના આધારે તરતી મૂકી દે ત્યારે એ બધા કુટુંબોમાં સર્વ પ્રકારે સુખ સંપત્તિ અને આનંદ શાંતિ આપણને જોવા મળતી હોય છે. પણ આવું એમનું ભક્ત વત્સલપણું છે કે હરિભક્તના બધા જ વ્યવહારમાં, અને સ્વામી તો આગ્રહ રાખે, સ્વામી કે કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કહેવો. આપણને જો સ્વામીને ઘણી વખત આપણે ભીડાની દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ તો આપણે એમને હળીએ મળીએને એમને પૂછીએ અને આ કંઈક વ્યવહારિક માર્ગદર્શન લઈએ, એમને ભીડો નથી. આપણે ઘણી વખત સત્સંગ ઓછો કરીએ, નિયમ ધર્મ ઓછા પાડીએ, સભામાં ના આવીએ, એ બાબતે વારે વારે એમને વ્યક્તિગત રીતે એને કહેવું પડે જાહેરમાં, એ એમને મન ભીડો છે. બાકી તો આપણને બધાને ખૂબ પ્રેમથી અને સાચવવા છે તો આગ્રહ જ રાખે છે કે સ્વામી કે એકવાર પૂછી જ લેવાનું, કહી જ દેવાનું. તો જો આવી રીતે આપણે પત્ર લખી શકીએ, કહી પણ શકીએ, વાત પણ કરી શકીએ, પણ આપણે સર્વ પ્રકારે આપણા એ ધણી છે, આપણા દેહના, આપણા મનના, આપણા જીવના, એટલે એમને પૂછીને કરીએ તો કાંઈ જ ખોટું નથી. એમાં આપણે સંપૂર્ણપણે સુરક્ષિત રહીએ છીએ. પણ એવો વિશ્વાસ સત્પુરુષ પ્રત્યે આવવો જોઈએ. કદાચ આપણા મન પ્રમાણે ન પણ ગોઠવે, પણ જે કંઈ ગોઠવે છે આપણા સારા માટે. કારણ કે આવા સંત શું કામ કોઈના દુશ્મન હોય, એમને ક્યાં કંઈ પાસેથી લઈ લેવું છે. આટલું મોટું આપણને લંડનનું મંદિરને હવેલી બાંધી આપી, અહીં કુલ કેટલા દિવસ રહ્યા, 95 સાલથી અત્યાર સુધી, એટલે ગણીને કદાચ 150 દિવસો પણ નહીં રહ્યા હોય, કદાચ 100 દિવસો પણ નહીં રહ્યા હોય. કેવળ આપણા માટે છે, એટલે એમને તો કોઈ જ સ્વાર્થ નથી. ક્યાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના નામે પાછળથી બેંક બેલેન્સ કે દસ્તાવેજ કોઈ જમીનનો નીકળ્યો? તો પ્રમુખ સ્વામી મહારાજના નામે ક્યાં નીકળવાનો છે બેંક બેલેન્સ કે દસ્તાવેજ? કાંઈ જ નથી. એ તો સાધુ છે, ફકીર છે, પણ કેવળ આપણા સુખાકારી માટે એ આપણને આશીર્વાદ આપીને આ બધું કરતા હોય છે. પણ કેટલું બધું એમનું ભક્ત વત્સલપણું કે આપણા બધા જ પ્રશ્નોમાં અંગત રસ લે છે. ઘણી વખત તો સ્વામી પાસે એવા પ્રશ્નો આવતા હોય, આપણને આમ કંટાળો આવે અને આપણને એમ થાય કે શું આવા હરિભક્તો આવી જતા હોય છે સ્વામી પાસે આવા પ્રશ્નો લઈને. પણ સ્વામી એકદમ ધીરજ, એકદમ શાંતિ એ જાળવીને સ્વામી પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરતા હોય છે. એક વખત તો સ્વામી ત્યાં સારંગપુરમાં હતા અને મુલાકાતના અંતે એક બોટાદના હરિભક્ત એમના નાના દીકરાને 4.5 વર્ષનો હશે ને લઈને આવ્યા. અને સ્વામી તો તે વખતે પલાઠીવાળીને નીચે બેસી શકતા, ભોજનને મુલાકાત દરમિયાન આમ નીચે બેઠેલા. ઘણા વર્ષો, 12-14-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. તો સ્વામી આમ બેઠેલા અને એમના બાપા પાસે નજીક આવી અને સ્વામીને અટેન્ડ કર્યા વગર સિદ્ધના છોકરા સાથે વાત કરવા માંડ્યા. કહી દઉં સ્વામી, એટલે પેલો બિચારો મૂંઝાયા કરે અને બાપ સામે જોવાનું, સ્વામી સામે જોવે. સ્વામીને કે કહી દઉં છું, એટલે સ્વામી બે સામે જોયા કરે. હવે આપણને કંટાળો, ભીતર બોલવું હોય બોલને, તાર શું કહી દઉં અંદર બહાર પતાવીને આવવાનું. પણ સ્વામી આમ જોઈ રહ્યા બંને, બેસ કે એમ કે છોકરાને હાથ ખેંચીને નીચે બેસવાનું, પોતે બેઠા. કહી દઉં છું સ્વામીને. તો એ સ્વામી એકદમ ધીરજથી, આપણે તો કંટાળી જાય, ભાઈ બોલને જે બોલવું હોય. પછી એને વાત કરી, સ્વામી આ મારો દીકરો અને એને આબુ આપણે ત્યાં આપણા ગુરુકુલમાં ત્યાં છાત્રાલયમાં મૂકેલો, પણ તરત પાછો આવતો રહ્યો. એને કેવી આદત છે કે કોઈને ફાવે નહીં, ગમે નહીં, અમને ઘરમાં નથી ફાવતું, અનુકૂળ આવતું. સ્વામી કે શું? કે સ્વામી આટલો મોટો થયો પણ એને ખબર નથી પડતી સંડાસ ક્યાં જવું, તમે એને સમજાવો સંડાસ કઈ રીતે ક્યાં જવું. કે હવે આવા કંઈ સ્વામીનો વિષય છે અને સ્વામી આ ધંધા કરવાના છે? તો સ્વામી આમ જાણે કોઈ મને મોટી જમીન લેવી હોય ને કંઈ મોટો પ્રશ્ન હોય ને $1,000,000 ઇન્વેસ્ટમેન્ટ હોય ને એમાં જેટલો રસ લેતા હોય ને એટલા પ્રેમથી. તો સ્વામી આમ આખું ડિસેક્શન શરૂ કર્યું પ્રશ્નનું. સ્વામી કે એને આમ શારીરિક કે માનસિક કંઈ તકલીફ છે? એટલે એને પપ્પા કે ના ના. સ્વામી કે તપાસ કરાવતા કે સ્વામી છેક અમદાવાદ ને વડોદરા સુધી તપાસ કરાઈ છે, બધા ટેસ્ટ કરાયા અને કોઈ શારીરિક માનસિક તકલીફ નથી. એટલે એક સ્વામી મનમાં હતું, ક્લિયર થયું. તો સ્વામી એકદમ લોકલ ક્વેશ્ચન શરૂ કર્યા. સ્વામી કે આમ ગમે ત્યારે સંડાસ કરી જાય ચડ્ડીમાં? તો કે હા, ગમે ત્યારે સંડાસ કરી જાય. તો સ્વામી કે કંઈ તકલીફ તો છે નહીં? તો સ્વામી પેલા ભાઈને પૂછ્યું એના પપ્પાને, સ્વામી કે આમ તમારા ઘરમાં સંડાસ છે તો ખરું? કે પેલા બિચારા કે બહાર જવાની કદાચ શરમ આવતી હશે, ઘરમાં છે ખરું ને? પેલા કે નાના સ્વામી ઘરમાં છે ને કે વ્યવસ્થિત છે. એટલે ઓકે, સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ. તે સ્વામીએ પાછું ફરી કે પૂછ્યું, સ્વામી કે છે બરોબર, પણ તમે એને બતાવ્યું છે કે અહીં જવાનું, આવું કંઈક થાય તો અહીં જવા એવું કહ્યું છે? તો કે નાના સ્વામી કે નાનપણથી તો બતાવ્યું તો હોય જ ને કે. અને પછી સ્વામી આખું આમ ચેન્જ કર્યું, છોકરા તરફ પૂછ્યું, સાહેબ કે તને ખબર છે આવું કંઈ થાય તો ક્યાં જવું? તો પહેલા આમ ધીમેથી આમ હા પાડી, આમ બોલ્યો કે નહીં ખાલી આમ હા પાડી. તો સ્વામી કે તને એવું આમ થાય કે મારે જવું છે તારે તરત દોડી જવાનું ત્યાં સંડાસમાં જવાનું? તો પેલો બિચારો ઇનોસન્ટલી સ્વામી કે પણ સ્વામી મને એવું થાય પણ જવું એ પહેલાં થઈ જાય છે કે.
સ્વામી એકદમ એના માથા ઉપર હાથ મૂકીને દાઢી ઉપર હાથ મૂકીને, નાનો છોકરો 4-5 વર્ષ, સ્વામી કે જો તને એવું મનમાં થાય કે જ્યારે જવું છે તારા તરત દોડીને જતું રહેવાનું ત્યાં. અને સ્વામી પેલા પાછી પ્રેક્ટિકલ એડવાઇસ પહેલાં એના ફાધરને આપે, સ્વામી કેવું ને તો તમારા પાસે દરવાજો લોક નહીં રાખવાનો, નકામ એને લોક ખોલતા આવડે નહીં, લોક ખોલે ત્યાં સુધી થઈ જાય. સ્વામી કે તમારે લોક નહીં રાખવાનું કે બહારથી. હવે આવો નાનો પ્રશ્ન ને એકદમ આમ બોગસ પ્રશ્ન, એમાં કેટલો બધો આમ સ્વામીને પણ એક ભક્તવત્સલ પણ એમાંથી દેખાય આપણને કે પોતાના ભક્તો પ્રત્યે કેટલો બધો અપાર પ્રેમ. બીજા કોઈ ધર્મગુરુ ને કંટાળો આવે એને આમ ભાવના દે, શું ઊભા થાવ ચાલો કે આ મારો પ્રોબ્લેમ નથી કે. અને તોય પેલો સ્વામી કે ના સ્વામી તમે આશીર્વાદ આપો કે બધું સારું થાય. સ્વામી કે આશીર્વાદ છે બધું બરોબર થઈ જશે. એ સ્વામી પેલા છોકરાને કહેજો તારે એવું હોય ને હમણાં શરૂઆતમાં એના બાપુજી કે તમે ધ્યાન રાખજો સહેજ, અને તારે છે ને હમણાં થોડા દિવસ એવું હોય તો તારે તરત એવું થાય ને તો તારે કહેવાનું પપ્પા મારે જવું છે એવું કહેજે તું. ત્યાં તને પપ્પા કે ના ના સ્વામી મારું નામ ના દેશો કે મમ્મીનું નામ શીખવાડો ને એ લઈ જાય હું ના લઈ જાઉં કહે છે. તારા મમ્મીને તારે કેવું એ પછી સ્વામી શીખવાડવાનું તે આવું થાય ને. સ્વામી કે સારું તારા મમ્મીને કેવું તારે કે મને આવું થાય છે તેને લઈ જાવ એટલે તારા મમ્મી તને લઈ જશે. પેલા કે હા સ્વામી તો બરોબર છે હું તો કામ પર હું મને ખબર ના મમ્મી ક્યારે હોય. અને બધું સ્વામી પાછા આશીર્વાદ આપ્યા આમ સ્વામીએ. અને આજુબાજુ બધા સંતોને તો એટલું બધું હસવું આવતું હતું પણ સ્વામી સિરિયસ હતા ત્યાં સુધી આપણે હસવું કેવી રીતે. એટલે અમુક જણા છે ને આમ હોઠ દબાઈને ઉભેલા, અમુક જણા આમ ગાતરિયા ટાઈટ કરીને બેઠાલા કે પણ કેટલું બધું હસવું આવતું હતું બધાને. અને સ્વામી આમ એકદમ સિરિયસલી અને એકદમ આમ ફેથફુલી સ્વામી શ્રી વોઝ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. અને પછી પેલા ઉભા જો કે ઉભા થતા હતા છોકરા કે જો તને સ્વામી કીધું ને કે હવે કંઈક થાય તારા મમ્મી કેવું સમજો તું બરોબર તો ક્યાં સમજે એમ કે ટપલી મારી. સ્વામી કે બિચારા મારશો નહીં રહેવા દો. પછી સ્વામી બેન પ્રસાદ આપ્યો ગયા અને જેવા ગોળ ફર્યા અને સ્વામીએ જે છેલ્લી લગભગ 5-6 મિનિટથી હસવાનું રોકી રાખેલું એ એક્સપ્લોર થયું. અને સ્વામી એકદમ કળકળાટ હસી પડ્યા. સ્વામી હસે એટલે તો બાજુબાજુ બધાને તો છૂટ મળી જ ગઈ હસવાની, માંડ બધા કંટ્રોલમાં રાખેલું એટલે બધા ખળખળાટ હસ્યા. બધા હસે ને એટલે પેલાને આમ પેલા જતા હતા એમને અંસાર તો આવી જાય ને અવાજ આવે પાછળથી એટલે બધા હસ્યા એટલે એકદમ એમણે આમ પાછું જોયું. હવે આમ સહેજે બધાને હસતા જોવે ત્યાં સુધી તો વાંધો નહીં, માણસ સમજી શકે કે ભાઈ એવો પ્રશ્ન જ માણસ હશે. પણ જો સ્વામીને હસતા જોવે તો એને મનમાં જરા લાગી આવે કે સ્વામી પણ મારા પ્રોબ્લેમ ઉપર હસે છે, એની માટે તો આ સિરિયસ પ્રોબ્લેમ હતો ને. પણ પેલા જેવું પાછળ જોયું ને સ્વામીના રિફ્લેક્સીસ કેટલા શાર્પ, સ્વામીના રિએક્શન્સ કેટલા શાર્પ. જેવું પેલા એ પાછળ જોયું ને આમ બાપા આમ બેઠા હતા આમ ફેસિંગ અને આમ મુલાકાત લઈને આમથી આમ નીકળ્યા આમ. અને પેલા જેવું આમ પાછળ જોઈને સ્વામી આમ ગોળ ફરી ગયા કે પેલાને બોલાવો અહીંયા અહીંયા ફેસા ત્યાં ફેરવે રાખે. સ્વામી બહુ સારું છે પણ શું કરે તો બીજો કોઈ છૂટકો હતો જ નહીં. પણ આવી રીતે સ્વામી શ્રી ઘણી વખત આવા આપણા ક્ષુલ્લક પ્રશ્નો હોય એને પણ સ્વામી અટેન્ડ કરે. દુનિયાના કોઈ ધર્મગુરુને તમે લઈ આવો કે તમારા દીકરાને સંડાસ ક્યાં જવું ત્યારથી માંડીને તમને અક્ષરધામમાં મહારાજના ખોળામાં બેસાડી દેવું, ધોળે દાડે દીવો લઈને શોધો ને તોય મળે નહીં. બોલો મળે એવા કોઈ ગુણાતીત ગુરુ? કોઈ દિવસ ના મળે આ રેન્જ ઉપર વર્ક કરતા હોય. પણ જો સ્વામીશ્રીનું આ ભક્ત વત્સલપણું આપણને દેખાય છે કે અપાર કૃપા એમના ભક્તો ઉપર હંમેશા આપણને જેવી મહારાજની હતી એવી આજે આપણને અનુભવાય છે. આ ભક્ત વત્સલપણાના દાવે શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોની તમામ પ્રકારે રક્ષા પણ કરતા, એમના માલ મિલકતની પણ રક્ષા કરતા, વ્યક્તિગત રીતે એમની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ એવી રક્ષા કરતા હોય છે અનેક પ્રકારે. એક વખત ત્યાં શ્રીજી મહારાજ પોતે ગઢડામાં બિરાજમાન હતા અને આ બાજુ સાવદા ગામમાં એક કંદોય હરિભક્ત હતા. એમને રાત્રે દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યા. અને પછી બીજે દિવસે એ સવારે દુકાન ખોલવા માટે જતા હતા અને ઘરેથી એમની ચાવીઓ એમને ઉપાડી એ જગ્યાએ એમને ગયા તો જોઈ તો ચાવીઓ જ નહીં અને બીજી બધી ચાવીઓ હાથમાં આવી પણ દુકાનની નહીં. એટલે એમને ફાળ પડી કે દુકાનનું તાળું વાસતા રહી ગયું અને તાળામાં ચાવી રહી ગઈ હશે અને જો એમ થયું હશે તો દુકાન લૂંટી ગઈ હશે અને ગામમાં બધાએ બધું ખીરું સહિત બધું લૂંટી લીધું હશે. અને હાંફળા ફાંફળા થતા શેઠ તો દુકાને આવ્યા ત્યારે તો દુકાન એકદમ આમ આમ બંધ તો હતી, તાળું એમને લટકતું હતું ને એમાં ચાવી લટકતી હતી અને અંદર જોયું તો બધી જ વસ્તુ એમને એમ પડેલી. શેઠને જરા હાંસ થઈ કે મહારાજે રક્ષા કરી, બાકી તો દુકાન બધું લૂંટી જાત, ફર્નિચર સહિત અને વાસણ તગારા સહિત બધું લૂંટી જાત. અને એ પોતે ત્યાં મહારાજને પ્રાર્થના કરતા ઊભા રહી ગયા અને કંદોઈની સામેના જ ઘરમાં એક શેઠને શેઠાણી રહેતા હતા, એમને આવીને કંદોઈને વાત કરી કે તમારી દુકાનની રક્ષા તો શ્રીજી મહારાજે કરી છે. ત્યારે કંદોઈએ કીધું કે કેમ? તો કે ગઈકાલે રાત્રે તમારા શેઠ એ રાત્રે 2-2.5 વાગે ઉઠ્યા હશે ત્યારે એક

અને પગે લાગ્યા ત્યારે સ્વામિનારાયણને કહ્યું કે આ તો અમારા આ હરિભક્ત છે, એ ઉતાવળમાં જરા દુકાન બંધ કરતાં એમને રહી ગઈ છે, એટલે અમે એમ દુકાનનું ધ્યાન રાખીએ છીએ અને સવારે પરોઢીએ વહેલા 5 વાગે અમે અદ્રશ્ય થઈ જશું, પણ ત્યાર પછી 7 વાગે અમારા હરિભક્ત આવે છે દુકાને, ત્યાં સુધી 2 કલાક તમે તમારી બારીની અટારીએ બેસી અને દુકાનમાં કોઈ ઘૂસી ન જાય એનું ધ્યાન રાખજો. એમ 2 કલાક સ્વામિનારાયણે અમને બેસાડ્યા, એટલે પાક્કું થઈ ગયું ને સાક્ષી કે સ્વામિનારાયણે જ રક્ષા કરી છે અને કે અમે દર્શન કર્યા છે. ત્યારે તો પેલા કંદોઈ હરિભક્તને એમ થયું કે મહારાજે કેવી રક્ષા કરી. તો આવી રીતે ઘણી વખત દિવ્ય દેહ પણ મહારાજ રક્ષા કરતા. એમ 89-90 સાલમાં શિકાગોમાં આપણા હરિભક્ત છે વિષ્ણુભાઈ, એમણે શુક્રવારે રાત્રે આમ દુકાન બંધ કરી અને ઉતાવળે દુકાનનું આમ 2 તાળા બંધ કરવાનું રહી ગયું અને નીકળી ગયા. શનિ રવિ પસાર થઈ ગયા અને સોમવારે સવારે ચાવી લેવા ગયા ત્યારે ખબર પડી કે આ તો ચાવી જ નથી. અને પછી એમને ખબર પડી કે દુકાન તો ખુલ્લી રહી ગઈ, અને આ તો ડાઉનટાઉન શિકાગો, એટલે કે આ બધાએ કાળિયાવાળી દુકાન તો સાવ લૂંટી લીધી હશે, અંદર કશું જ બાકી નહીં હોય. અને ત્યાં પહોંચ્યા, દુકાન એમની એમ બંધ હતી, ઉઘાડીને તરત આમ જોયું દરવાજો, એમ ખેમ બધો જ માલ પડેલો. એકદમ નિરાત થઈ, હાશ થઈ કે આ તો સ્વામીએ રક્ષા કરી. અને આમ પ્રાર્થના કરતા હતા અને થોડા સમય વીત્યો અને ત્યાં રેગ્યુલર બધા કસ્ટમર્સ એમની દુકાને આવતા હોય, એમાં એક વ્હાઈટ અમેરિકન બાય એ પોતે ત્યાં આવ્યા અને એમને કહ્યું કે કે વિષ્ણુ હેવ યુ પુટ અ ગાર્ડ એટ યોર શોપ? તો કે નો. તો કે આઈ સો અ સેફ્રન ક્લેડ મેન વિથ અ રોઝર ઇન હિઝ હેન્ડ એન્ડ હી વોઝ મૂવિંગ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ વ્હાઈટ મેન અમેરિકન. આવે એણે પણ આ જ વાત કરી. ફરી વખત એક બાય આવી, એણે પણ આ વાત કરી. એટલે એણે પછી એને અંદર લઈ જઈને ઓલ ઇન વન મૂર્તિ હતી તેમાં બતાવ્યું કે આમાંથી કોઈ હતા. એટલે પેલી વ્હાઈટ અમેરિકન બાયે કીધું કે આઈ સો ઇટ અને હી વોઝ ધ પર્સન, મેં અમારા નજરો નજરો જોયું છે અને આ જ વ્યક્તિ હતા, એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ હતી એની પર એને આંગળી મૂકી. પછી આમ બાજુમાં જઈને સ્વામીશ્રીને એક મોટો ફોટોગ્રાફ એમની દુકાનમાં હતો, શોપમાં બતાવ્યું કે આ. તો કે યસ હી વોઝ, એ જ હતા. અને પછી વિષ્ણુભાઈ એમ તો કહો સ્વામીએ રક્ષા કરી. અને એને પૂછ્યું તમે કેટલા વાગે જોયા? તો કે સન્ડે નાઇટ આફ્ટર મિડ નાઇટ વેન આઈ વોઝ પાસિંગ બાય ધીસ પ્લેસ આઈ સો હિમ. બહુ જ આશ્ચર્ય થયું એમને અને એમને સ્વામી ઉપર પત્ર લખેલો, ડૉક્ટર સ્વામી ઉપર વખત એમની ઉપર પત્ર આવેલો અને એમને આ સભામાં પત્ર વાંચેલો. તો આવી રીતે સ્વામીશ્રીએ પણ ખૂબ દિવ્ય દેહે એ વિષ્ણુભાઈના દુકાનની રક્ષા કરેલી. તો જેમ મહારાજ આવી રીતે હરિભક્તોની ઘણી વખત માલ મિલકતની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ કરતા હોય છે, ત્યારે આ પણ એમનું ભક્ત વત્સલપણું છે એ આપણને દેખાય છે. શ્રીજી મહારાજ જેમ ભક્તોના અનેક પ્રકારના ભાવ પૂરા કરતા, એમ સ્વામીશ્રી પણ એવા પ્રેમી અને લાડીલા હરિભક્તો હોય એના ભાવ પૂરા કરતા હોય છે. શ્રીજી મહારાજ એક વખત વડતાલમાં બિરાજમાન હતા અને 4 મહિના પછી મહારાજ વડતાલ પધારતા હતા, એટલે આજુબાજુના ગામમાંથી બધા નાના મોટા ભાઈ ભાઈ બધા મહારાજના દર્શને આવેલા. એમાં જ આજુબાજુના બધા ગામના મહિલા મંડળો બધા બાઈઓ એ થાળ બનાવીને મહારાજ પાસે લાવેલા અને મહારાજે બપોરે રાજભોગે બધી કથા પૂરી કરી અને મહારાજ થાળ જમવા માટે બેઠા અને બધા જ બાય હરિભક્તોએ પોતપોતાના પેલા કપડામાં થાળ બાંધેલા હોય એ ખોલ્યા અને મહારાજ પાસે મૂક્યા, ત્યારે તો આમ અણકૂટ ભરી ગયો મહારાજની. મહારાજ કહે ઓહો આટલું બધું? ત્યારે ગંગામાં જે જેતલપુરના બાય હરિભક્ત અને વૃદ્ધ ઉંમર અને મહારાજને દીકરા કહીને બોલાવતા કે દીકરા આજે તો જમવું જ પડશે, 4 મહિને આ બાજુ આવ્યા છો એટલે બધાના ભાવ છે પ્રેમ છે પૂરા કરવા પડશે અને આ વર્ષે તો વરસાદ પાણી પણ સારા છે અને બધા ખૂબ આપની કૃપાથી સુખી થયા છે એટલે આપ જમો જ. મહારાજ કે આટલું બધું તો અમારાથી નહીં જમાય, કે ના જમવાનું શરૂ તો કરો પછી આપણે જોશું, હજી આગળ જમો તો ખરા. એટલે મહારાજ આમ થોડું જમેન, મહારાજ કે હવે તો મારે ભૂખ પૂરી થઈ ગઈ, કે નાનાજી આ થાળ બાકી છે, હજી આ થાળ બાકી છે, એમ કહીને ગંગામાં ગણાવવા લાગ્યા. અને બીજા બાય હરિભક્તોએ કીધું કે હજી તો આ જમો આ જમો. મહારાજ કે એમ કરો જે થાળમાંથી હું જમું એ થાળ તરત ઉચકીને બાજુ પર મૂકી દો પહેલાં, એટલે ક્લિયર, કારણ કે આખો થાળ તો જમાય એમ હતું ને. એટલે મહારાજ એક એક ચકતું કે એક એક એમાંથી આઈટમ જમે ને પછી એ થાળ બાજુ પર મૂકે, તો અડધા થાળ રહી ગયા. મહારાજ કહેવે તો મારાથી અંદર એક પાણીનું ટીપું તો શું પણ હવા અંદર જાય એમ નથી ગંગામાં, કે એમ નહીં બધા થાળ ખાવા જ પડશે. મહારાજ કહેતો તો પછી અમારાથી બપોરે સુવાસે નહીં ને સાંજે કથાય નહીં થાય. એ કે તમે તો ભગવાન છો ને બધું જ થશે, ખાવા માંડો કે. અને પછી મહારાજને બધા થાળ જમાડ્યા, મહારાજ તો માંડ આમ ઊભા થયા અને ઊભા થઈને આમ બીજા વડ નીચે જઈને આમ સેટ ટાઢા છાંય આમ આડે પડખે થયા. અને ત્યાં તો એક બાય હરિભક્ત બાજુના ગામમાંથી આવીને કીધું કે મારા તો ભેંસ ત્યાં ઘરમાં રાખી છે પારડ ભેંસુના, પહેલું જ દૂધ છે મારા મહારાજને પાવું છે, એમ કરીને આટલું બધું બોગેણું ભરીને દૂધ લઈને આવ્યા. મહારાજ કે ભાઈ અત્યારે રહેવા દો, અત્યારે જાઓ બધા, મારે તો અહીંયા સુધી ભરાઈ ગયું કંઈ નથી, ગંગામાં કે લાવો. એટલે બાય હરિભક્ત પાસેથી ગંગામાં એ બોગેણું હાથમાં લીધું અને મહારાજને કહેલો આ પીવો. મહારાજ કે ગંગામાં તમે વિચારો મારાથી કશું પીવા એમ નથી અને પછી તો આ કંઠ તૃપ્ત.
ગંગામાં કે આ કૃષ્ણ અવતારમાં તો ગોપીઓ નહોતી આપતી તે માટકા ફોડી ફોડીને

0: પી જતા તેની કરતા કોઈ પ્રેમથી લાવે તો પીવો ને. મહારાજને તો એવું મેણું એવું માર્યું તો મહારાજ કારણ કે બેઠા થયા અને મહારાજ આમ થોડાક આમ સ્વસ્થ થયા અને પછી બોગેણું મોઢે માંડી અડધું બોગેણું એ પી ગયા. પણ પછી મહારાજ પણ આટલો બધો ભક્તોનો પ્રેમ હોય ત્યારે ભગવાન વશ થઈ જતા હોય છે અને ભક્તિ અંગીકાર કરતા હોય છે, એ ભાવ અંગીકાર કરતા હોય છે. એમ સ્વામીશ્રી પણ એક વાત સારંગપુરમાં હતા અને સવારે ત્યાં દર્શન કરવા માટે ઉપર પધારે ત્યારે ત્યાં પ્રદક્ષિણામાં જમણી બાજુ રઘુઝ કોર્નર સ્પેશિયલ રઘા ભરવાડનું એક કોર્નર છે અને ત્યાં બધી એમની બધું સ્પેશિયલ વાર્તાલાપ ચાલે. એ કી ટુ ધ સારંગપુર પણ અર્પણ કરી દે સ્વામીને અને બધી વિધિ ત્યાં જ થાય. એમાં એક દિવસ રઘો ભરવાડ કે મારે તમને છે ને એ મારી ભેંસ છે ને એનું દૂધ પાવું છે કે, અને બહુ બહુ સરસ ભેંસ છે કે મીઠું સાકર જેવું દૂધ છે, ખાંડ નાખવાની જરૂર ના પડે. સ્વામી કે સારું લાવજે કાલે પીશું કે છે. એટલે વલ્લભ સ્વામી બાજુમાં હતા ને એ વલ્લભ સ્વામી કે ભાઈ નાસ્તા વખતે કાલ લાવજે, મોડો ના લાવતો કે. એટલે કે સારું નાસ્તા વખતે લાવીશ કે. એટલે પેલાને બીજા નાસ્તાનો ટાઈમ ખબર નહીં, સવારે તો સ્વામી પૂજા નાસ્તાનું બધું પૂરું કરીને વ્યક્તિગત મુલાકાત ચાલતી જઈ ત્યાં આટલો મોટો લોટો લઈને આવ્યો દૂધનો રઘો ભરવાડ. અને સ્વામીને જોયું ત્યાં સ્વામીની યાદ આવે, સ્વામી આમ ઘડિયાળ સામે જોયું અને સ્વામી પેલા બાજુમાં પરમાનંદ સ્વામી ઊભા હતા. સ્વામી કે પણ અત્યારે લઈને આવ્યો પણ આપણો નાસ્તો પૂરો થઈ ગયો, આ બપોરથી રહે આ દૂધ રહેશે કે. એટલે પરમાનંદ સ્વામી કે આપણે એને વાત કરી લઉં છું તમે આપ મળો. એટલે વ્યક્તિગત હરિભક્તોને મળતા હતા, પેલો કે ના અત્યારે જ પાવું છે કે, અત્યારે જ પાઈ ગયા, અત્યારે તાજું છે, બપોર તો વાસી થઈ જાય કે. એટલે ભાઈ સંતોએ સ્વામીને આવીને વાત કરી, સ્વામી આવું કહે. સ્વામી કે તને કહો થોડીક ઉભો રહે આપણે મુલાકાત પતે ને પછી. એ તો સ્વામી કોઈ દિવસ સવારે નાસ્તો કરી લે પછી બપોરે જમે છે કશું જ લેતા નથી ક્યારેય, એક કે બે વખત પાણી પીતા હોય છે પણ કશું જ જમવાનું નહીં. આમ સાહજિક એમને આદત છે અને એમને અનુકૂળ જ નથી દૈહિક રીતે પણ. પણ હવે સ્વામી દૂધ લઈને આવ્યા અને સ્વામીએ મુલાકાત પતી એટલે નજીક બોલાવ્યા. અને સ્વામી કે શું, તો કે લો પીવો. એમ કહીને લોટો સીધો જ સ્વામીના રોસ્ટમ ઉપર મૂક્યો. સ્વામી કે પણ આટલું બધું પી જવાનું કે આટલું શું આમાં, હું તો હમણાં ગટગટાવી જાઉં. સ્વામી કે તું પી પણ મારે અત્યારે આ ઉંમરે આખો લોટો ભરીને દૂધ પીવું. પીવો પીવો કે તમે એકવાર મોઢે માંડો કે બહુ સરસ છે કે. એટલે ભાઈ સેવક સંતે કીધું જોવો ને બપોરે જમવા બેસે ને ત્યારે વાટકીમાં થોડુંક આપશું ને પીશે તારો પ્રેમ છે. એ બપોરે છે ને બધું વાસી થઈ જાય કે અત્યારે પીવો ને તાજું કહેવાય કે પી જાઓ પી જાઓ કે. અને પછી સ્વામીનો હાથ પકડીને કે આમ તમને તાજા કરી દેવા છે સારંગપુરમાં આવો ને ત્યાં. સ્વામી કે પણ ભાઈ તાજો છું. અને પાછો ભરવાડ તેનો બરછટ હાથને આમ હેફટીને વેલ બિલ્ડ આમ સ્વામીનો હાથ પકડી કે તાજા કરી દેવા છે. વલ્લભ સ્વામી કે હાથ છોડ કે. એમને એમ હતું મનમાં મારો પકડ તો બરાબર છે, એનો ક્યાં પકડત કે. સ્વામી પછી સ્વામીને સાંઈ કે આપણે અંદરની રૂમમાં જઈને પીએ. એટલે પછી ઊભા થયા સાંઈ મુલાકાતમાં દીને પછી અંદર ગયા અને સાંઈ સોફા ઉપર બેઠા. સાંઈ કે લાવ એમ કરીને પછી લોટો આપ્યો અને સાંઈ કે ઠાકોરજીને ધરાવી દો. અને ત્યાં ઠાકોરજીને ધરાવ્યો અને રઘા ભરવાડનો એટલો પ્રેમ કે સ્વામી નાસ્તો કરીને બેઠા હતા અને એમની આદત નથી ને ક્યારેય કોઈ દિવસ જમ્યા કે કંઈ પીધું નથી, પણ એ લોટો એ સ્વામીએ મોઢે માંડી અને સીધું જ એ લોટામાંથી તે વખતે રઘા ભરવાડનો પ્રેમ એ દૂધ સ્વામીએ પીધેલું. લગભગ 6-7 ઘૂંટડા સ્વામીએ પીધું. સ્વામી કે આ ઘણું પીધું. અને પછી સંતો એમને મનાવ્યા એટલે માની ગયા, દંડવત કર્યા એમને. સ્વામી ખૂબ રાજી થઈ એમને આશીર્વાદ આપ્યા. અને સ્વામી પાછા હસતા હસતા કે સ્વામી કે રઘાનો પ્રેમ એવો ને પણ આપણને ફાટું ફાટું થઈ જાય કે, રઘાનો પ્રેમ બહુ પણ આપણે અહીંયા ફાટું ફાટું થઈ જાય કે. પણ આવી રીતે પ્રેમી ભક્તોના આવા ભાવ હોય એ ભગવાનને સંત પૂરા કરતા હોય છે. એટલે મહારાજનું એ ભક્તવત્સલપણું હતું એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. અને આવા ભક્તવત્સલપણાના દાવે એવા હરિભક્તો સેવા સમર્પણ અને સમજણમાં તૈયાર થયા છે જે મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. અને એવા ભક્તોને એ ભગવાન અને સંત એ કોલ આપીને પ્રેમથી પોતાની પાસે કાયમ માટે એટલે કે અક્ષરધામમાં બેસાડી દેતા હોય છે. એ પણ એમનું ભક્તવત્સલપણાનું અંતિમ ચરમ છે, અંતિમ ચરણ છે કે અંત સમયે કોલ આપીને દર્શન આપીને ધામમાં લેવા માટે આવે છે. અને એ બિરુદ્ધ છે એમનું ભક્તવત્સલપણાનું. તો એવી રીતે જે મહારાજ પોતે હરિભક્તોને કોલ આપતા અને પછી ધામમાં લેવા માટે આવતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોને કોલ આપીને ધામમાં લેવા માટે આવે છે. ડભાણ ગામમાં એક વિપ્રા હતા ગોવિંદરામ, શ્રીજી મહારાજના અનન્ય હરિભક્ત હતા. એમને એકલાને જ એક સત્સંગ, એમના કુટુંબમાં બીજા કોઈને સત્સંગ નહીં, એમના પત્ની સંતાનોને કોઈ સત્સંગ નહીં, અને ડભાણ ગામના બ્રાહ્મણોમાં પણ કોઈને સત્સંગ નહીં. બધા બ્રાહ્મણ તો અદ્વૈત અદ્વૈત મતને માનતા હોય અને એને તો સ્વામિનારાયણ આવા પ્રગટ ભગવાન અત્યારે છે એ માનવાની કોઈ તૈયારી જ નહીં. અને ગોવિંદરામ ઘણી વખત સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં ગામમાંથી નીકળે ત્યારે બધા કે આ તો ગોવિંદ ગાંડો છે, શું સ્વામિનારાયણને ભગવાન માની બેઠો છે, અને શું સ્વામિનારાયણ એવા તો કામણ કર્યા, ક્યાં કૃષ્ણ કે રામ જેવા ચરિત્ર કર્યા છે કે આ ગોવિંદરામે સ્વામિનારાયણને ભગવાન માને છે. એટલે બધા એની મસ્તી પણ કરે. પણ ગોવિંદરામને તો ખરેખર મહારાજનો એવો અનન્ય આશરો અને ભક્તિ હતી તો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં બધું ભજન કરે અને વળી એ બધી વિધિ કરાવવા જાય એમાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે એટલે બ્રાહ્મણોએ બધાએ વિરોધ કર્યો કે ભાઈ આ સ્વામિનારાયણ તો ક્યાંય વિધિમાં આવતા નથી ને આ ગોવિંદરામ ઉમેરે છે તેની વિધિ કોઈએ કરાવી નહીં એટલે કોઈ ગામમાં કે આજુબાજુના ગામમાં ગોવિંદરામની વિધિ ના કરાવે એટલે ગોવિંદરામને વિધિ માટે બોલાવે નહીં એટલે બિચારાને ગરીબી પણ એટલી બધી આવી ગઈ પણ સ્વામિનારાયણનું તો મુખમાંથી નામ જરાય સુકાય નહીં અખંડ મહારાજનું ભજન કરે ત્યારે એક વખત જ્યારે ગઢડા પધાર્યા કોઈ સમયા પર ત્યારે મહારાજે ગોવિંદરામને બોલાવીને કીધું કે ગોવિંદરામ હવે તમારી અવસ્થા આવી રહી છે ને અમે તમને ધામમાં લઈ જશું ત્યારે ગોવિંદરામ કે મહારાજ બહુ સારું જેમ આપની મરજી હોય એમ અમે તો આપની કૃપાથી અત્યારે ધામમાં જ બેઠા છીએ અને આ દેહ પડશે તો પણ ધામમાં જ બેઠા છે આની આ જ મૂર્તિના સાનિધ્યમાં બેસવાનું છે એવી દ્રઢ સમજણ ગોવિંદરામને પછી મહારાજને કહ્યું કે જો આવતી સુદ એકાદશી આવશે ત્યારે બપોરે વડતાલમાં રાજભોગ આરતી થશે તમે તો ત્યાં ડભાણ ગામમાં જ રહેજો અને રાજભોગ આરતી પછી ત્યાં વડતાલનો થાળ જમી અમે તમને લેવા માટે આવશું મહારાજ તો ગઢડામાં હતા મહારાજ કે અમે લેવામાં આવશું અનંત અક્ષર મુક્તો અમારા નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી છે એ બધા સંતો પર્વતભાઈ ગોરધનભાઈ બધા હરિભક્તો સાથે આખા સાજ સાથે અમે તમને લેવા માટે આવશું પણ આ વાત તમારે આખા ગામમાં કરવાની એક એકને કહેજો કે મારા સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ મને લેવા માટે આવશે આ તારીખ ને આ સમય કહેજો તમે ગોવિંદરામ કે ભલે મહારાજ અને મહારાજ કે એમને કહેજો કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે એટલે અમને લેવા માટે આવે છે માટે તમે જો સ્વામિનારાયણનો આશરો કરશો તો તમને પણ અન સમય લેવા માટે આવશે ત્યારે ગોવિંદરામે કહ્યું ભલે મહારાજ બહુ આનંદ આનંદ કરતાં કરતાં મહારાજ ત્યાં ડભાણ પહોંચ્યા અને બધે ગામમાં જઈને તરત એમને તો હાથમાં ઢોલ લીધું અને ઢોલ પીટતા પીટતા બધાને ભેગા કર્યા ગોવિંદરામ તમને કહે છે તો કે શું તો કે મારા સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ આવતી સુદ એકાદશી બપોરે રાજભોગ આરતી વડતાલમાં કરી થાળ જમી અને મને લેવા માટે આવશે ત્યારે બધાને એમ થયું કે અત્યાર સુધી તો થોડો ગાંડો હતો હવે તો પૂરો ગાંડો થઈ ગયો ગોવિંદરામ એમ તો કંઈ સ્વામિનારાયણ લેવા આવતા હશે અને આવી રીતે કંઈ કોલ આપીને લેવા આવે અને હજી તો સાજો નર્વો દેખાય છે ને કે આમાં કાંઈ શરીરમાં કંઈ બીજો કોઈ રોગ તો છે નહીં અને હજી બીજા 25 વર્ષ કાઢે એમ છે તો આ કેમ આવું કે બોલે છે અને ઘરે ઘરે જે સવારથી સાંજ સુધી મળે ને કે મારા સ્વામિનારાયણ મને લેવા આવશે મારા સ્વામિનારાયણ મને લેવા આવશે મારા સ્વામિનારાયણ મને લેવા આવશે એક જ રટન ચાલુ રહી બધાને એમ થયું કે તો ગાંડો થઈ ગયો અને સુદ એકાદશી આવી ત્યારે સવારના પરમામાં આનંદમાં આનંદમાં કુએ પાણીએ નાહવા ગયા ત્યાં પણ બધાને આ વાતો કરીને બધા બરાબર 11:15 સમય થયો છે અને બધાને એમ આશ્ચર્ય તો થોડું થતું હતું કે આટલું બધું બોલે છે તો કેમ થયું હશે અને પાછી વાત ગોવિંદરામે એવી રીતે કરેલી કે સ્વામિનારાયણ મને લેવા આવશે તમે જોજો અને આવી રીતે તમને બધાને દર્શન થશે બધાની મશ્કરી કરે કે એમ તો કે સ્વામિનારાયણ આવતા હશે ત્યારે ગોવિંદરામે કહ્યું જો લેવા આવે તમે ભગવાન માનશો તો કે હા તને લેવા આવે અમે બધા જોઈએ અને તું વર્ણન કરશ એવું બધું દેખાય તો તારા સ્વામિનારાયણ ભગવાન અને કે તો તમે આશરો કરશો તો કે તો તમે ભગવાનનો આશરો કરીએ અને અમે એને ભગવાન માનીએ તે બધા બ્રાહ્મણોએ સામે પૂછ્યું કદાચ કે સ્વામિનારાયણ ના આવે તો ગોવિંદરામ કે સ્વામિનારાયણ ના આવે તો ગોવિંદે ખોટો અને સ્વામિનારાયણ ખોટા બસ પણ તમે જોજો કે આવશે તો કે બધા ભલે હવે આવી શરત થઈ ગઈ ગામમાં એક બાજુ આખું ગામ અને એક બાજુ ગોવિંદરામ અને પછી બપોરનો સમય થયો 11:15 થયા એટલે ગોવિંદરામ એના પત્નીને કીધું કે ફરાર તૈયાર થયું હોય તો મહારાજને થાળ થઈ ગયો તો હું જમું તારે કે થાળ તો તૈયાર છે અને ગોવિંદરામ થોડુંક ફરાર જમ્યા પછી જાતે જ આમ ગારનું લીપણ જમીન ઉપર કર્યું અને પછી પોતે બેઠા તે બધા હસ્યા કે આ સાજો નરવો દેખાય છે એમ થોડે ધામમાં જશે અને આખું ફળિયું ભરાઈ ગયેલું આખા ગામના લોકો ભેગા થઈ ગયેલા અને પછી એકદમ આકાશમાં તેજ તેજ તેજ છવાઈ ગયું અને શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને બધાના અંતરિક્ષમાં દેખાણા અનંત અક્ષર મુક્તો અને બધા નંદ પરમહંસો અને હરિભક્તો બધા દેખાણા અને મહારાજ આમ વાતે ગાતે સવારી ડભાણ ગામ ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને મહારાજ પધાર્યા અને બધા તમે જોઈ રહ્યા ઓહો શું સ્વામિનારાયણ કે ખરેખરા કે અને આવ્યા ખરા અને ગોવિંદરામ કે જો આવ્યા કે નહીં સ્વામિનારાયણ ખરા કે નહીં ભગવાન એટલે બધા માથું હલાવ્યું હો નીચું આમ દ્રષ્ટિ રાખીને સ્વામિનારાયણ ભગવાન ખરા કે હવે છે ને વડતાલથી અમારા સ્વામિનારાયણના સાધુ આવશે કે અને બધાને વર્તમાન ધરાવશે માટે બધા વર્તમાન લેજો કે અને હું તો જો આ ચાલ્યો આ સ્વામિનારાયણ મને લેવા આવ્યા છે એમ કરીને પલાઠી વાળીને બેઠા અને બધાને હાથ જોડે કીધું ચલો જય સ્વામિનારાયણ અને બધા સ્વામિનારાયણનો આશરો કરજો એમ કહીને આમ પડી ગયા તે દામમાં ગયા કેવા અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હશે અને એવી રીતે આ ગોવિંદરામના આ પ્રસંગથી ડભાણ ગામમાં સત્સંગ બધો શરૂ થયો. એ મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું, પણ મહારાજ આવા ભક્તવત્સલ કે પોતાના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હોય એને કોલ આપીને અંત સમય લેવા માટે આવતા. 1999ની સાલમાં ત્યાં ન્યૂજર્સી સ્ટેટમાં એલન ટાઉન છે, ત્યાં આપણા હરિભક્ત છે અખુભાઈ પટેલ, અને બહુ જ મોટા બિઝનેસમેન છે, 20-22 જેટલી એમની ડોનટ્સ છે. આ વખતે પણ ત્યાં શિબિરમાં અમને આ પ્રસંગે એમણે કહ્યો, અને આત્મતૃપ સ્વામીએ પણ જ્યારે મહંત સ્વામી વિચરણમાં 2002ની સાલમાં ગયા ત્યારે રિપોર્ટમાં પ્રસંગ એમણે લખેલો છે. એ અકુભાઈ છે, એમના માતૃશ્રી, લગભગ 65 વર્ષની એમની ઉંમર, અને અનન્ય મહારાજના એવા હરિભક્ત, ખૂબ જ નિષ્ઠાવાન, ને મહારાજનું એવું ભજન કરે. એમને કેન્સર થયું અને 4th ગ્રેડમાં, 3rd સ્ટેજ કેન્સર હતું, અને ડૉક્ટર્સે કીધું કે હવે આ તો ગમે ત્યારે ધામમાં જાય, અત્યારે પણ ધામમાં જઈ શકે અને વધુમાં વધુ 15 દિવસ જીવશે, એટલું બધું કેન્સર એમના શરીરમાં પ્રસરી ગયેલું. ત્યારે અકુભાઈએ સ્વામીને બોચાસન ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે, અને ડૉક્ટરે કીધું છે કે આ ધામમાં જાય, અત્યાર સુધી તો આપની કૃપાથી કોઈ પીડા થઈ નથી, પણ હવે કોઈ 15 દિવસમાં એમને પીડા ન થાય અને સુખે આપના ધામમાં બેસી, આ મહારાજના ધામમાં બેસી જાય એવી કૃપા કરજો. અને એમની પણ એવી ઈચ્છા છે કે મહારાજના ધામમાં હવે બેસવું છે. ત્યારે સ્વામી કહે કે ડૉક્ટરને બતાવ્યું, એટલે અકુભાઈ કે હા સ્વામી ડૉક્ટરને બતાવ્યું. અકુભાઈ વાત કરતા હતા ઘરેથી સ્પીકર ફોન ઉપર, અને બધા જ કુટુંબીજનો આજુબાજુ બેઠેલા, બધો જ વાર્તાલાપ બંને પક્ષે બધા સાંભળતા હતા. સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું, તો કે હા સ્વામી ડૉક્ટરને બતાવ્યું, અને ડૉક્ટરે કીધું કે હવે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જાય, 15 દિવસમાં ધામમાં જાય. ત્યારે અકુભાઈ સ્વામીએ પૂછ્યું કે સાંઈ કે બીજા 1-2 ડૉક્ટરને કોઈને બતાવ્યું, એટલે કે સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન માટે? એમ સાંઈ કે એકબીજા 1-2 ડૉક્ટરને બતાવ્યું કે સ્વામી 3 સારા કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવ્યું, અને ત્રણેયનો અભિપ્રાય છે, અને ત્રણેય વ્યક્તિગત પોતપોતાની રીતે ટેસ્ટ કર્યા છે અને રિપોર્ટ તૈયાર કર્યા છે, અને ત્રણેયનો આ જ અભિપ્રાય છે કે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જઈ શકે, વધુમાં વધુ 2 કે 3 વીક જીવે. સ્વામી કે ના, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સુખે મહારાજના ધામમાં બેસી જાય, પણ એ મહારાજને ત્યાં મંદિરમાં થાળ કરીને જમાડે છે ત્યારે એમની ભક્તિ હજી થોડી બાકી છે, અને નિર્વાસનિક મહારાજને હજી થાળ થોડો જમાડશે પછી થશે, તે હજી 5 વર્ષ મહારાજ એમનો થાળ જમશે અને પછી એમને ધામમાં લઈ જશે. ત્યારે રઘુભાઈ કે સ્વામી આપ કહો છો, પણ ડૉક્ટર તો આવું કહે છે. ત્યારે સ્વામી એકદમ કેફથી બોલ્યા, સ્વામી કે દેહમાંથી જીવ છૂટો પાડવો એ તારા ડૉક્ટરના હાથની વાત છે કે અમારા હાથની વાત છે? કે એટલે કે સ્વામી એ તો આપના હાથની વાત છે. સ્વામી કે બસ તમે આશીર્વાદ આપીએ છીએ, 5 વર્ષ એમનો થાળ મહારાજ જમશે, પછી એ નિર્વાસનિક થશે અને મહારાજના ધામમાં જશે, ફરી બીજો જન્મ એમને લેવો નહીં પડે. રઘુભાઈના ઘરેથી બધા સાંભળતા હતા, એમના પત્ની ને એમના મધર ને એમના દીકરાઓને બધા એકદમ આંખમાં ઝળઝળી આવી ગયા. અને પછી સ્વામી કીધું કે આશીર્વાદ છે, બધું સારું થઈ જશે. પછી ધંધા સંબંધી થોડી વાત અકુભાઈ પૂછીને ફોન પૂરો થયો. પછી તો તબિયત એટલે કેન્સર તો એમનું એમ રહ્યું, પણ જે સાવ પથારીવશ હતા પણ આમ બેઠા થઈ શકે, હરી ફરી શકે. અને અકુભાઈના પત્નીએ પણ એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી, કારણ કે સ્વામી અકુભાઈને કીધેલું કે તમારા ઘરનાને કહેવું કે એમની બાની ખૂબ સેવા કરે, એની સેવા કરશે તો મહારાજ રાજી થશે, એવા આશીર્વાદ સ્વામી આપેલા અકુભાઈને. એટલે ખૂબ શ્રદ્ધાથી અકુભાઈના પત્ની બધી સેવા કરતા હતા. અને પછી ત્યાં એ બેઠા પણ થયા, બધી પ્રવૃત્તિ કરી શકે, હળી હરતા ફરતા થઈ ગયા, અને મહારાજનો રોજ થાળ કરીને તે મંદિરમાં થાળ 5 ગાય સવાર બપોર સાંજ, અને પ્રેમથી મહારાજને જમાડતા. 5 વર્ષ પૂરા થતા હતા, 3-1 દિવસ બાકી હતા, ત્યારે એમના માતૃશ્રીએ ફરી વખત અકુભાઈને યાદ કર્યું કે અકુ તું સ્વામીને ફોન તો કર. અને સ્વામીને કહે કે 5 વર્ષ સ્વામી બોલ્યા હતા, તો હવે 3 દિવસ પછી પૂરા થાય છે, તો મને મહારાજ ધામમાં લઈ જાય એવું કહે. એટલે અકુભાઈએ ફરી વખત સ્વામીને ફોન કર્યો, અને સ્વામી નડિયાદ હતા, અને સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે આપે કહેલું 5 વર્ષ, તો હવે 3 જ દિવસ બાકી છે, કે મને તો બહુ યાદ નહોતું પણ મારા મધરે યાદ કરાવ્યું, તો આપ એમને સુખે ધામમાં લઈ જજો. સ્વામી કે બસ એમની ભક્તિ બધી થઈ ગઈ છે, એ નિર્વાસનિક થઈ ગયા છે, એમને જગતની કોઈ વાસના અંતરમાં રહી નથી, હવે મહારાજ એમને ધામમાં લઈ જશે. આવું બોલ્યા એટલે અકુભાઈના મધર એકદમ રડતા રડતા અકુભાઈને કીધું કે તું સ્વામીને કહે કે તમે લેવા માટે આવજો. એટલે અકુભાઈ કીધું કે બાની બહુ ઈચ્છા છે કે આપ લેવા માટે આવજો. એટલે સ્વામી કે આ તો મહારાજને પ્રાર્થના કરશું ને મહારાજ લેવા માટે આવશે. એટલે અકુભાઈના મધરે કીધું કે ના, અકુને કે ના મારા કહે છે કે તમે પણ આવજો સાથે. એટલે અકુભાઈ કીધું કે સ્વામી બા એમ કહે છે કે મહારાજ તો પધારશે પણ આપ પણ પધારજો. એટલે સ્વામી એકદમ આમ કહે છે, સાંકે હા એ તો આવશું ભેગા, વાંધો નહીં, એ તો અમે ભેગા છીએ જ આવશું, કે એકદમ સાહજિકતા, સાંકે ના ના એ તો આવશું ને ભેગા આવશું, કે વાંધો નહીં, કે એકદમ સાહજિકતાથી વાત કરી. અને પછી સ્વામી કે જો એમની ભક્તિ છે ને એમને તો જોગી મહારાજને પણ ખૂબ થાળ કરીને જમાડ્યો છે, એટલે જોગી મહારાજ પણ લેવા માટે આવશે અને મહારાજ પણ પધારશે, બધા ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને સ્વામીએ કીધું કે પરમ દિવસે મોડી રાત્રે મહારાજને અમે લેવા માટે આવશું, એવું સ્પષ્ટ વાત કરી કે 5 વર્ષ એમના પરમ દિવસે પૂરા થાય છે તે મોડી રાત્રે અમે આવશું. એટલે ઘરે બધાને ખબર હતી કે સ્વામી આવું બોલ્યા એટલે મહારાજને સ્વામી આવશે. અકુબાઈના પત્નીએ છેલ્લા 10 વર્ષ ખૂબ એમની શ્રદ્ધાથી એમના સાસુની સેવા કરેલી અને બધી જ દૈહિક ક્રિયામાં બધી રીતે મદદરૂપ થાય એટલે અકુબાઈના પત્નીએ એમને વાત કરી એમના સાસુને કે ઘણી વખત મહારાજ સ્વામી આ રીતે લેવા આવે છે પણ એવા પ્રસંગો છે કે કોક વખત ખાલી પેલાને દર્શન થાય, કોક વખત કુટુંબમાં બધાને દર્શન થાય, કોક વખત આખા ગામમાં થાય, ઘણું બધું આમાં પ્રસંગોમાં હોય છે. જો તમને દર્શન થાય તમે એક વિનંતી તો કરજો મહારાજને સ્વામીને કે મને પણ દર્શન થાય. તો કે હું કરીશ એના સાસુ કે પણ જો આ તો એમની ઈચ્છાની વાત છે કે ના તમે એકવાર કરજો. તો કે બહુ સારું. રાત્રે મોડે સુધી અકુભાઈના પત્ની એ સ્વામિનારાયણ મહામંત્ર લખતા હતા એમના સાસુના પલંગની બાજુમાં. લગભગ 1 વાગ્યાનો ટાઈમ થયો અને બધાને ઘરે કહી રાખો આજે મોડી રાત્રે મહારાજને સ્વામી આવવાના છે, બધા જાગતા રહેજો. એટલે છોકરાઓ તો બીજા એની રૂમમાં જાગતા હતા પણ ભણતા મળતા સૂઈ ગયા. નકુભાઈ આખા દિવસના થાકેલા આવે એની રૂમમાં બેઠા હતા. એના પત્નીને કીધું કે તને આમ સહેજ કંઈક એવો અણસાર આવે તરત બૂમ પાડજે, હું આવી જઈશ નીચે. ત્યાં ઉપર બેઠા હતા અને ચોપડી વાંચતા વાંચતા વળી એમને આમ ઊંઘ આવી ગઈ ખુરશી, તો ચોપડી આમ મોઢા ઉપર રહી ગયેલી અને એકદમ તેજ છોઈ ગયું. અને અકુભાઈના મધર એકદમ પથારીમાં 70-72 વર્ષની ઉપર સફાળા બેઠા થઈ ગયા અને કે મહારાજ સ્વામી આવ્યા. એટલે અકુભાઈના પત્ની એમ જોયું રૂમમાં કે સ્વામી ક્યાં, એકદમ ખૂણામાં સ્વામી આખા જે આપણે મૂર્તિ જોઈએ છે બ્લેક બેકગ્રાઉન્ડમાં હાથમાં માળા લે છે અને સ્વામી એમ ઊભા છે, એ મૂર્તિ જે એમના ઘરમાં એ કાયમ એ એમના માતૃશ્રી દર્શન કરવા માટે પલંગની સામે જ રાખતા એ જ પોઝમાં સ્વામી એમ સામે ઊભા હતા અને એકદમ તેજસ્વી મુખારવિંદ અને હસતું મુખારવિંદ કે જો સ્વામી આવી ગયા. અને એકદમ સ્વામીને હાથ જોડીને એમના સાસુ એમ જયસ્વાન કર્યા અને આ બાજુ જોયું તો આ કોર્નરમાં શ્રીજી મહારાજ ઊભા હતા અને મહારાજ પણ એકદમ પ્રસન્ન મુખમુદ્રામાં હાથ આશીર્વાદ રૂપે ઊંચો કર્યો અને મહારાજના હાથમાંથી અકુભાઈના મધર અને અકુભાઈના પત્ની બંને નામ તેજના લીસોટા દેખાણા કે મહારાજામાં આશીર્વાદ વરસાવે છે. અને પછી અકુભાઈના પત્ની એમ દેખો હો અને આખું બ્લ્યુ એકદમ તેજ જે અક્ષરધામના તેજનું વર્ણન છે આખું ઓરડામાં પડે અને મોઢું ધોયું જાણું મને સ્વપ્નું આવે છે કે બધું સાચું છે કે, અને દોડીને પાછા આવ્યા તો જોયું કે હા મહારાજ સ્વામી ઊભા છે. પછી એકદમ યાદ આવ્યું કે મારે અકુજીને ઉઠાડી આવું કે મહારાજ સ્વામી આપણા ઘરે આવ્યા છે. એટલે દોડ્યા ઉપર ત્યાં પહેલાં મળે અને અકુભાઈ ત્યાં આમ આમ પલંગ ઉપર લાંબ આમ ખુરશી ઉપર આમ ઊંઘ આમ ઊંઘ આમ જરા આંખ નીચે ગઈ ને આમ પેલી ચોપડી મઢા ઉપર રહી ગઈ એટલે અકુભાઈને આમ ખભા ઉપર કે અકુ ઉઠો કે સ્વામીની આવ્યા છે લેવા આવ્યા બાને એમ કહી તો દોડે. એટલે એ પેલા પગ ઉતારીને સીધો આમ દોડીને નીચે આવ્યા અને નીચે આવ્યા અને આ બાજુ એમ થયું કે આ બાજુના રૂમમાં 2 દીકરાઓ છે એને જરા ઉઠાડી આવું. એ અંદર ગયા પેલા એ હજી નીચે પહોંચ્યા ત્યાં સુધી તેના બા એટલે ધામમાં ગયેલા એના પથારીમાં સૂઈ ગયેલા અને મહારાજ સ્વામી એમનો જીવ એટલે કે એમનો આત્મા અક્ષરધામમાં દિવ્ય દે આપીને લઈ ગયેલા. એટલે પછી અકુભાઈને બહુ અફસોસ થયો કે હારું મહારાજ સ્વામી ઘરે આવ્યા આપણને ખબર હતી કે મોડી રાત્રે આવવાના હતા. એટલે અકુભાઈના પત્નીએ કીધું કે જો મેં બાને કહી રાખેલું તમને દર્શન થાય મને દર્શન કરાવજો અને અખંડ બાજુમાં બેસતી અને ભજન કરેલું અને વિનંતી કરેલી મને દર્શન થઈ ગયા તમે રહી ગયા. એટલે અકુભાઈને બિચારાને તે દાડાનો અફસોસ છે કે મહારાજ સ્વામી ઘરે આવ્યા પણ હું રહી ગયો કે છે. એટલે પછી એને સ્વામીને ફોને કીધો બધી વિધિ બધી પતી ગઈ અને સ્વામીને ફોન કર્યો અને પછી સ્વામી કીધું સારું એમને સંતમાં હેત હતું તો મહારાજને સ્વામી આવીને એમને ધામમાં બેસા સુખે મહારાજના ધામમાં બેઠા છે એમ કહીને ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને પછી અકુભાઈએ છેલ્લે ફોનમાં પૂછ્યું પણ કે સ્વામી મને કેમ દર્શન ના થયા કે મને હું દર્શનમાં રહી ગયો ને કે એમને પ્રસંગ આખો વર્ણવેલો અને પ્રસંગમાં ખાલી એટલું જ કહેલું કે આ રીતે તમે ધામમાં લેવા માટે આવ્યા પોતે મોડા આવ્યા થાકી ગયેલા ઉપર બેઠા તે બધી વાત એમણે કરેલી નહીં આમ એટલે સહેજ એમ કે બાપા આ રીતે છેલ્લે અંત અવસ્થામાં આવું થયું એમ ઔપચારિક વાત કરેલી. અને સ્વામીને પૂછ્યું સ્વામી મારા ઘરવાળાના દર્શન થયા અને મને કેમ ના થયા. સ્વામી કે પણ તું ઉપર ઊંઘતો તો તું રહી ગયો લે અંતર્યામી પણ. હા સ્વામી કે તું ઉપલા રૂમમાં જઈને ઊંઘી ગયેલો તે ઊંઘતો રહી ગયો કે પછી સ્વામી કે જાગતા ને પાડી. સ્વામી કહેતા ને કહેવત સ્વામી બોલે કે સ્વામી કે જાગતાને પાડી અને ઊંઘતાને પાડો. સ્વામી કહેતા રે જાગતા હતા અને સેવા કરી છે પણ એમના પત્નીએ સ્વામીની આજ્ઞાથી એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી તો મહારાજ સ્વામીના દર્શન થયેલા. પણ જો આવી રીતે જેમ ગોવિંદરામને કોલ આપીને મહારાજ ધામમાં ગયા લઈ ગયેલા એમ આજે પણ અનેક પ્રસંગો આવા બન્યા છે આકુભાઈના મધરને ત્યાં એલન ટાઉનમાં મહારાજ અને સ્વામીએ પ્રત્યક્ષ દર્શન આપી અને ધામમાં લઈ ગયા. તો આવી રીતે પોતાના લાડીલા હરિભક્તોને અનેક પ્રકારે લાડ લડાવે છે કાર્યાણીનું 5મું વચનાવ્રત છે અને એ પ્રકારે એવી રીતે વર્તી અને મહારાજ સ્વામી સર્વ પ્રકારે પોતાની મૂર્તિનું સુખ આપતા હોય છે એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. અને પોતાનું બિરુદ છેક છેલ્લા સમય સુધી જાળવી રાખે છે કે પોતે ભક્ત વત્સલ છે અને પોતાના ભક્તને હાથ પકડીને મહારાજના ખોળામાં અક્ષરધામમાં બેસાડી દે ત્યાં સુધીની એમની જવાબદારી એ ખૂબ જ સારી રીતે નિભાવે છે. એટલે જેવા મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: સ્વામિનારાયણ ભગવાનની જય. ફરીવાર એકવાર પૂજ્ય વિક્ષાર સ્વામીને યાદ કરી લઈએ.

કે અમને લીધેલ છે આ પ્રાર્થના આપણા હાથમાં આવી છે. અદ્ભુત કામ કર્યું, નહીં તો એમને ન લખ્યું હોત તો ક્યાંય જતી રહી હોત પ્રાર્થના. પણ અદ્ભુત પ્રાર્થના છે. આપણે વારે વારે બે વાર ત્રીજી વાર તો ઘૂંટાયું, ચોથી વાર ઘૂંટીએ છે. જેટલી વાર ઘૂંટાય આને આ જ કરવાનું છે, નવું કાંઈ કરવાનું નથી. ભગવાનના ભક્તમાં દીવભાવ રાખવાની જરૂર છે. મહારાજે અનેક વાર કહ્યું, શ્રીજી મહારાજે, કે સંતો ભક્તો બધા દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ જાણે, સમજે, વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે. અને તેના 24 કલાક અંતરમાં આનંદ રહે છે. દીવ ભાવની એક જ વાત કરવાની. દાસના લક્ષણ પણ મહારાજે કહ્યું કે હરિભક્તોની સેવા કરવી અને પોતાના અવગુણ લેવા. પોતાના અવગુણ એ બહુ મોટી વાત છે. પોતાના અવગુણ સૂજે જ નહીં, ગમે એમ કરે તો. અને સૂજે તો એને થાબડીને આપણે પોતાના કરી રાખીએ, છોડીએ નહીં સ્વભાવ. તો મહારાજે કહ્યું કે આ સ્વભાવ મુકાય. સ્વભાવની જ માથાકૂટ છે. એક તો આપણે સ્વભાવ મૂકવા, અને આપણે આટી ઘૂંટી મૂકવાની, એ બે વાત છે. તો તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. તો એ કસણીમાં રહેવાય, કસણી આ પછી ચાલે છે, એ જ કસણી છે, બીજી નહીં. ભક્તના ભગવાનના ભક્તમાં દીવભાવ રહે. જો મહારાજે યોગી અભય કહ્યું, મનુષ્યભાવ ના આવે, સદાય દીવભાવ રહે તેવા છે. સદાય દીવભાવ રહે ભક્તોમાં. તમારા શબનવાળા ગમે તેવા હોય પણ તેને માથાના મુકટ માનીએ. ટોપ એકદમ સંબંધવાળા ગમે તેવા હોય, એટલે જાત જાતના સ્વભાવ બધા હોય, ગમે તેવા હોય, એની ના નથી. પણ તેને માથાના મુકટ માનીએ, એટલી હાઈ પદવી. આમાં શું બાકી રહે હવે? આપણે સંબંધવાળા ગમે, અને આપણે બધા સંબંધવાળા જ છીએ. તો આપણે તમારામાં અમારે નિર્દોષ બુદ્ધિ રાખવાની. યોગી બાપાએ કહ્યું કે જે ભક્ત હોય, ભક્તના મનમાં આ જ હોય, એ બધાને દિવ્ય જોઈએ. બધાને દિવ્ય જોવા એ જ ભક્તના લક્ષણ છે. બધાને દિવ્ય ના જોઈએ તો મોટી ખામી આવી છે. સત્સંગ જ ન કહેવાય. બધાને દિવ્ય જોવા એ જ સત્સંગ છે. તમારા સંબંધ વાળા ગમે તેવા હોય, બધાને માથાના મુગટ માનીએ તેવા આશીર્વાદ આપો. તુલસી જાકે મુખન છે, ભૂલે લિખશે રામ, તાકે પક્કી પહેનીએ મેરે તન કી ચામ. કોઈ સાથે આંટી ના પડી જાય, કોઈ સાથે આંટી ના પડી જાય. ભક્તમાં આંટી શોભે નહીં, એ ભક્ત જ ન કહેવાય. પણ આંટી પડી જ જાય છે. ગમે કોઈ આપણું માને નહીં, આપણું મન ધાર્યું, આપણું પોતાનું મન ધાર્યું મૂકાય,
आटी पड़ी है तरसज, अने आटी छोटी है तो वाने ने पकड़ रही आटी पड़ी है। एने जारे जुए ए व्यक्ति ने जारे जुए तरह सहजे ने आटी पड़ेली हो ए गुण संभा अवगुण संभारी अने एमां दोष पलटी वारे वारे। आटी बहु खराब वस्तु है आटी है ने। ए तो जो महाराजे घनी वक्त कहू श्रीजी महाराजे कहू के गमे वा विद्वान होय भणेलो होय शास्त्र जाणकार होय महात्यागी होय अने रामदास ने मुक्तान स्वामी जेवानुं समागम होय आटलू बधुं करे शुं बाकी ने। पण जो ते नमे नहीं सत्संगमां नमे नहीं तो तेने असुर जाणो क्यांथी क्या मारा वात करे तेने असुर जाणो। एटले आटी तो आई गई आमां असुरमां जे अने सत्संगमां नमता ज रहू सत्संग सत्संगमां आप बदा दिव्य जुए तो ज नमाय नहीं तो नमाय नहीं। तो महाराज कहूँ असुर जाणो आटला बदा लक्षण हो बदा जो पंडिताई हो महा विद्वान हो महात्यागी हो बधुज पण तो जो नमे नहीं तेने असुर जाणो केटली मोटी हो। तो असुर एटले आपणे ऑटोमेटिक स्वाभाविक रीते आई जाए छे के आपणे नमवू। आटी तो क्यांथी ऊभी रहे आटी नमवानी वात होय। તમારો સંબંધ વાળા ગમે તેવા હોય પણ તેને માથાના મુગટ માનીએ તેવા આશીર્વાદ આપો। આટી છે બહુ ખરાબ વસ્તુ છે તો બધું બગાડી નાખે અને એને બરાબર લાગે એ ભક્તને બરાબર લાગે મારે આટી બરાબર છે મૂકે જ નહીં અને પણ એ મુકાઈ જાય તો જો આરતી પાડે એ ભક્ત નહીં અને ભગવાનનો રાજીપો નહીં। આરતી મૂકે તરત જ ભગવાનનો રાજીપો થઈ જાય ઇન્સ્ટન્ટ એમાં જરાય વાર લાગે નહીં આરતી। તમે આરતી પડતી જ હોય સહેજ સહેજમાં તો વિચાર કરો દેખાય તો મહા ભાગ્યશાળી કહે બળભાગી કે પણ એ દેખાતી જ નથી અને આટી સહેજ સહેજમાં પડી છે એનું કારણ માન છે। હવે આપણું ધાર્યું ના થાય એટલે આટી પડી જાય પણ આપણે કોણ આપણે કઈ ખેત કી મૂલી આ સત્સંગમાં જોઈએ સાની આટી પાડવાની ભગવાનનો રાહી પલઈ લો બધું મૂકીને ભગવાનનો રાજી પો ઉપર જવું કોઈ સાથે આટી ના પડી જાય સંબંધવાળાને ઓળખી શકીએ તેવી બુદ્ધિ આપજો તમારા જેવી બુદ્ધિ અમને આપજો શાસ્ત્રીમાં જેવી બુદ્ધિ યોગી આપવા પ્રાર્થના કરે તે આવી બુદ્ધિ આપજો એટલે ક્યાં આટી ફાટી રહી છે બધું ક્યાં ઉડી ગયા બધી। તમે તો સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છો તમારા મહારાજ અખંડ રહ્યા છે તો તમારામાં નિર્માણ નિર્મોહ વગેરે ગુણો છે તે આપો દ્રષ્ટિ કહીને આપો કેવા ગુણ શીખીએ દ્રષ્ટિ કહીને એમને એમ ના આપતા દ્રષ્ટિ કહીને એટલે આપણામાં સિદ્ધ થાય એ રીતે વાત કરે છે ઉપર ઉપરથી નહીં। આપણે જેમ પ્રાર્થના કરીએ છીએ એવી પ્રાર્થના નહીં
સમજીને વિચારીને ફરી એ આવે જ નહીં અવગુણો. જગતમાં આપનો મહિમા વધારીએ કે આપ કોણ થઈ ગયા. તમે જે કાર્ય કર્યું તે તો અમારાથી થઈ શકે તેમ નથી. ખરેખર શાસ્ત્રી મહારાજે કાર્ય કર્યું, અક્ષરપુરુષમ પધરાવી દીધા, એ ગજબનું કાર્ય. એ જ મુદ્દો છે, એના માટે જ એમનો જન્મ એમનો અવતાર હતો. નિષ્ઠા અનિષ્ઠાને લીધે આપણે બધા કેટલા સુખિયા થઈ ગયા છે. અનિષ્ઠા ના હોય તો કાંઈ નહીં, સત્સંગ ગમેલું સાધના કરવું બધું બધું ફોગ જાય. અને નિષ્ઠા થઈ, નિષ્ઠા થઈ એ ભગવાનના ધામને પામી જ ગયો છે, શંકા વિનાની વાત છે. અમે તમારા શિષ્ય છીએ તો શક્તિ આપજો. હજારો મનુષ્ય તમારા સ્વરૂપમાં તણાય તે શક્તિ તેઓ જ્ઞાન દેજો. હઠ માન ને ઈર્ષા અમારામાં કોઈ રીતે આવે જ નહીં. જો હઠ માન ને ઈર્ષા, યોગી આપણે કહેતા આ ત્રણ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે, એમાં જરાક કોઈ હઠ માન ને ઈર્ષા જરાક પણ રહી જાય એટલે એ હરિભક્ત હરિભક્ત ના કહેવાય. તેવું જ્ઞાન દે. હઠ માન ને ઈર્ષા અમારામાં કોઈ રીતે આવે જ નહીં. આ ત્રણ દોષ છે, કોઈ રીતે આવે જ નહીં. તમે તો એકાંતિક થઈ ગયા, એટલી બધી મોટી વાત છે. હઠ માન ને ઈર્ષા આ ત્રણ બધાએ બગાડ્યું છે. બધા હઠ માન ને ઈર્ષા અને આપણામાં કંઈક કંઈક તો હોય જ બધું. એટલે આપણે મનુષ્ય ભાવ આયા જ કરે છે. સત્પુરુષમાં ને બધા હરિભક્તોમાં બધામાં આયા જ કરે. તમારામાં ગુણ છે તેવા ગુણ આપજો. નિર્દોષ બુદ્ધિના ફગવા આ તમારા સ્થાનમાં રહીને આપો. આજ પ્રાર્થના કરીએ અને કાલે ફરી ના જઈએ એ પ્રાર્થના. આપણે તો વારે ઘડે સવારે કંઈ કહ્યું ને સાંજે જ ફરી જાય. એટલે એટલે યોગી હવે માર્ગ જબરજસ્ત પકડ આપણને આપણે પકડાયા છે. અમે રાત દી તમારી પ્રાર્થના કરીએ, તમને સંભાળીએ ઘડી માત્ર ઘડી માત્ર, પણ તમને ના ભૂલીએ. તમારા વિશે જે ભાવના છે તે તમારા ભક્તમાં રહે, મનુષ્ય ભાવ ના આવે. તમે તો હવે કઈ પ્રાર્થના કરી ગજબની કે તમારા તમે સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો તો બરાબર છે, પણ તમારા ભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ મનાય તે આશીર્વાદ આપજો. હવે એક એકને શાસ્ત્રીમાં જોવાનું છે. એક એકને એક એક હરિભક્ત બધા બધાને શાસ્ત્રીમાં જોઈએ એવી પ્રાર્થના કરી. તમારે તો સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો સંશા શંકા, પણ તમારા હરિભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ મનાય તે આશીર્વાદ આપજો. ઢગલાબંધ આશીર્વાદ માગ્યા છે અને એમાં આપણે એટલે ટૂંકમાં સત્સંગ બાજુ આપણે વરવાનું છે. સત્સંગ સત્સંગ બાજુ વરવાનું છે એટલે સત્સંગીના શું લક્ષણ હોય એ ટૂંકમાં એ વાત આવે છે.
अपना भक्तवा दीव रखो आ देमा आशक्ति ना रे देमा आ देमा आशक्ति कितनी बड़ी है कि तब जो विचार करो तो खबर पड़े आप देह रूप है साथ ही साथ 24 कलाक देह रूप है એટલે મહારાજ કહે આ દેહમાં આશક્તિ ના રહે એટલે દેહમાં આશક્તિ ના રહે તો બધું કામ થાય દેહમાં આશક્તિ છે એને બધું ગડબડ સડબડ બધી થાય છે તો આ સ્વરૂપમાં જોડાઈ જઈએ તો આ સ્વરૂપમાં જોડે પોતાના મન ધારું બધું મૂકીને મન ધારું મૂકે તો જ એમના સ્વરૂપમાં જોડાઈ જઈએ મન ધારું જ્યાં સુધી મનનું ધારું થાય કુણા ત્યાં સુધી કે કરોડ કરોડ જન્મથી આપણે મન ધાર્યું કર્યું છે તે એને મૂકવાની હોય અને હમણાં પૂજ્ય વિવેકસાર સ્વામી પણ વાત કરી મન ધાર્યું મૂકે તો બધું કામ થઈ જાય એ મૂકાતું જ નથી મને ગમે આપણે આજુબાજુ ફરતું જ હોય છે દેહભાવ કોઈ રીતે છૂટાય એવું નથી એટલે ભક્તના સત્સંગીના લક્ષણ જ આ છે સત્સંગી હોય તે બધું આ છોડી આ દેહમાં આશક્તિ ન રહે તો સ્વરૂપમાં જોડાઈ જઈએ તે પ્રાર્થના રૂડા ગુણ આવે તે પ્રાર્થના ગુણ છે પણ શાસ્ત્રી મહારાજને જે પ્રાર્થના કરી છે એવા ગુણ રૂડા ગુણ તો બધા ગણાય છે પણ એ નહીં તમે સ્વરૂપમાં જોડાઈ જઈએ એવા ગુણ આપજો આપ છોડો તેવા નથી જો એ મહારાજ કામ લેતા ગુણાતન સાહેબ કહ્યું કે આપણે સ્વામિનારાયણ નામ લેશે એનું કલ્યાણ કરવું જ પડશે તે એટલે એવા મહારાજ કોઈ રીતે છોડેવા નથી કોઈ રીતે મારા પણ એક સરળ છે એકમાં પડ્યા ફેંસલો આપ છોડો તેવા નથી અમે વર્ગ્યા રહીએ તો આપ વર્ગ્યા રહો પણ જો ભક્તનો અવગુણ લઈએ તો શિષ્ય હોઈએ તો પણ છોડી દો શિષ્ય હોઈએ દાન ધર્માતો કરતા હોય દસમું સુભા કાઢતા બધી રીતે નિયમ પાળતા હોય પણ તો મહારાજે કહ્યું કે કોઈનો અવગુણ લઈ તો છોડતા વાર ના લાગે ઇન્સ્ટન્ટ પણ જો ભક્તનો અવગુણ લઈએ તો શિષ્ય હોઈએ તો પણ છોડી દો ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના સદભાવ અને પક્ષ એ કાયમ રહે ને દ્રઢ પડાય તે રાજદી પ્રાર્થના ઘણી વાર આપણે તો આવા આ જે યોગી આપણે લખ્યું છે એમાં બધાને ભરપૂર છે આપણે તો શું કરવું પ્રશ્ન એ થાય તો પ્રશ્ન એક તો પહેલા આ જે બધા અવગુણ છે એને જાણવું કે આમ અને પોતામાં એપ્લાય કરવું મારામાં આ આ અવગુણ છે અને મારે મૂકવા છે ગમે ત્યારે મૂકશે મૂકવા એના સ્વામી બાપા રાજી નહીં થાય ધામમાં નહીં જાય તો એ આપણા બધામાં તો અવગુણ છીએ જ ભરપૂર છીએ જે ના કરવાનું કરીએ છીએ કરવાનું નથી કરતા એવું છે પણ કરવું શું એટલે પહેલાં તો એ આ અવગુણ છે એને ઓળખવા કે આ અવગુણ કહેવાય નહીં તો ગુણને પણ અવગુણ માને અને અવગુણને પણ ગુણ માને એ દશા એટલે આ અવગુણ મારામાં છે અને મારે મૂકવા છે એ પ્રશ્ન હજે મૂકવા નથી તો કોઈ અર્થ નથી આ અવગુણ છે મારામાં છે અને

કો છે. પછી ભગવાન સહાય કરે, એમણે હાથ પકડ્યો છે, મૂકી ના દે, એ તો તરત મૂકી દે. આજે શુભ દિવસ, બારસ પર્વણી છે, 5:30 વાગે સવારના પ્રાર્થના કરી છે. એ તો સીન બધું હજુ યાદ આવે છે. વેગ સાગર અને અંધારામાં, લગભગ અંધારું છે, દીવા ફાનસ ને લાઈટે બધું લખી લીધું છે. એ ખરેખર લાખ લાખ વંદન છે. નહીં તો આપણે આ જડત જ નહીં, કોઈ ખ્યાલ જ ના આવત શું કરો. આની તો કેટલી બધી પારણો થઈ છે, અને આ સહેલું છે, સરળ છે, આટી ઘૂંટિયાળ નથી. જ્ઞાન બધું અન્વય તેરે એવું બધું કાંઈ નથી, એકદમ સીધે સાધી વાત છે. તમને સમજાય એવું, અને પણ સમજાય એવી અમલમાં આવે તો સમજાય, સમજાય કહેવાય. આજે શુભ દિવસ, બારસ પર્વની 5:30 વાગે સવારના પ્રાર્થના કરી છે તો બુદ્ધિ શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે. તો બધા ગુણ આવે તો જ બુદ્ધિમાં શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે, એ બધું આવે, નહીં તો અંધારું. સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપજો. સત્સંગ આપણે જરાક વાંકો પડે તર સત્સંગ મૂકી દે છે. જો આપણા દેશકાળ બગડે તો સત્સંગ મૂકાય. અને અહીંયા બધા બેઠા છો તમે, પહેલી લાઇનવાળાને 5મી લાઇનમાં ધકેલે અને 5મી લાઇનવાળાને આગળ મૂકે, શું થાય? તરત જ સત્સંગ મૂકી દેવાય, તરત જ. ઓન યોર માર્ક્સ ગેટ સેટ ગો, એવી દશા થાય. પણ સત્સંગ એવો છે, મૂકાય જ નહીં. આ અનંત જન્મના યોગથી આ પુનદાન કર્યા છે, એના નિમિત્તે આ સત્સંગ મળ્યો છે. અને આવો સત્સંગ, આવી મોટી કિંમત. જો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો, એક બ્રહ્માંડ હોય તો 14 લોક, અને એક હવે આ એક પૃથ્વીમાં, જો આ પૃથ્વીલોકમાં કેટલું આશ્ચર્ય ભર્યું છે, કેટલું હોય અને પાર આવે એમ નથી. તો 14 લોકમાં તો કેટલું આશ્ચર્ય, અને એવા અનંત બ્રહ્માંડ. તો એ શ્રીજીમાં કહ્યું અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજાનું જીવન અલેખે કેવું કહેવાય? એવો સત્સંગ છે. તો આ સત્સંગ મુકાય જ નહીં આપણને, ગમે એમ થાય, ગમે બીજું બધું મૂકી પણ સત્સંગ ન મૂકાય એ દ્રઢતા રાખવી જોઈએ. કે રાય રાયને પાન પાન થઈ જાય, સત્સંગ મૂકવાની વાત નહીં, દ્રઢ કરીને રાખવાની છે. તેવા ગુણો મારામાં આવે તેવા નિર્દોષ બુદ્ધિ, સુરતભાવ ને ઉપાસના દ્રઢ પડાય તે રાત દિવસ પ્રાર્થના. આ પ્રાર્થના રાત દિવસ પ્રાર્થના કહું છે. નિર્દોષ બુદ્ધિ, સુરતભાવ અને ઉપાસના ધળ પડાય તે રાત દિવસ પ્રાર્થના. 24 કલાક તો બાકી શું રહ્યું? એટલે આપણે સમ સુરતભાવ એકતા જે સ્વામીના બાપાના સૂત્રો છે, એમાં જ નજર, એમાં જ વાસ, એમાં જ આપણે રે એ પ્રાર્થના. સદાનંદ સ્વામી મહારાજ.

0: બધાના સર્વ હરિભક્તો સંતો બધાને સ્વામી બાપાના આશીર્વાદ છે. અને ઘણા બધા સંતો સિવાય બધા તને મને ધને સુખી થશો. સંતોને તો હોય નહીં ધન, ધન તો બરાબરનો ત્યાગ કર્યો છે. એટલે આ સ્વાગત છે. કર યોગી બાપા હતા, ગઢડા હતા, અને ગઢડામાં એમનું સન્માન થયું, સ્વાગત થયું. પછી યોગી બાપા બોલ્યા કે અમારું સ્વાગત નથી થતું, આ દાદા ખાચરનું સ્વાગત થાય છે. કેમ કે દાદા ખાચર ત્યાંના ધણી, એટલે મારા યોગી બાપાએ કહ્યું કે અમારું સ્વાગત નથી. એટલે એ રીતે આપણે આ બધા જે બધી ધામધૂમ થઈ વાત કરી, સુરસ ઉપચારે બધું, આ બધું શ્રીજી મહારાજનું સ્વાગત છે. એ અમારે કબૂલ કરવું જ પડશે, છૂટકો જ નહીં. જે કંઈ તમે બધી ક્રિયા કરો એ બધું શ્રીજી મહારાજને જ લાગુ પડે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. મહારાજ કહું મારી મરજી વિના રે કોઈથી તળનું ન તોડાય, જો એટલી બધી. તો આપણે આ ખાટી ગયા છે. ખરેખર શ્રીજી મહારાજ ક્યાં અને આપણે ક્યાં, ખતબદ્ધી આવ્યો, કચરામાં ખતબદ્ધી. અને શ્રીજી મહારાજ એમનાથી કોઈ મોટું નથી, એમને આપણો હાથ પકડ્યો. કેટલી વાત કે જો મહારાજ નીલકંઠવર્ણી તરીકે નીકળ્યા, કોણ પૂછતું હતું? સામે ભટકાય તો એની મસ્તીમાં હોય, અને મહારાજ એમની મસ્તીમાં. કેટલાય એટલે આપણે આટલા બધા દુનિયામાં જેટલા છે એમના આપણે ભાગ્યશાળી છે. કેમ કે શ્રીજી મહારાજ, ગુણાધિકાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, આ બધા સ્વામી મળ્યા રહ્યું નહીં, પણ કોને ઓળખ્યા એ તકલીફ છે. અને આપણે તો મહારાજની દયાથી, શાસ્ત્રીમાની દયાથી આપણે અક્ષર પુરુષોત્તમની વાત હાથમાં આવી ગઈ. અને એ જ મુદ્દો છે, એ ખજાનો છે. મહારાજ સ્વામીની નિષ્ઠા થાય એ ખજાનો છે. આ બીજો બધો ખજાનો તો આજે અહીંયા ને અહીંયા, જો અહીંના યુગાંડાથી કાઢ્યા ઈદી અમીને બધા પહેરેલા લુગડા. તો આ લોકમાં તમે બધું ફેરફાર થાય છે અને કંઈ રહેતું નથી. તો શ્રીજી મહારાજ એવા ભગવાન મળ્યા, એમને આપણો હાથ પકડ્યો છે. એ તો છોડવાના નથી, તમે છોડાવો તો વાત જુદી, એ છોડવાનું નથી. પણ અભાવ ગુણમાં પડીએ તો એ હાથ છૂટી ગયો, પછી એ કાંઈ ના કરી શકે. ભગવાન છે તો એ કાંઈ ના કરી શકે. તો એવી અવરી ક્રિયા કરવી નહીં. અને સુલભ, સુંદર, સસ્તું આ સત્સંગ છે. જો સમજાય તો ના સમજાય તો બધા જેમ બધા આવે છે જાય છે એવી રીતે થઈ જાય. અનંત જન્મથી હવે આપણે ભટક્યા છે, જન્મ મરણ જન્મ મરણ ચક્કરમાંથી નીકળ્યા જ નથી. આ માંડ આવ્યું છે, આ કેટલા જન્મ લીધા છે, અનંત અનંત જન્મ, અને એમાં બધા આ જ ધંધો કર્યો છે. પાંચ વિશે જે એની વાસના એ તમે જન્મ લેવડાવે તો અમારી છૂટ્યા. આ ભગવાન શ્રીજી મહારાજ આવ્યા, ગુણાતીતાન સ્વામી આવ્યા, મારા સ્વામી નિષ્ઠા થઈ, એ બધા છૂટી ગયા. તમને ખબર ના હોય કે છૂટ્યા કે નહીં, પણ ભાઈ છૂટી ગયા એ વાત છે. તો નિષ્ઠા દ્રઢ કહીને રાખવાની છે. એમાં બધું સ્વાગત ને બધું આવી જાય. તમને નિષ્ઠા થઈ મારા સ્વામીની, બધું આવી ગયું, બધું સ્વાગત ને આ બધું. એટલે આપણે નિષ્ઠા દ્રઢ કહીને ખરેખર ખજાનો છે. મારા સ્વામી નિષ્ઠા થઈ મોટો ખજાનો, એથી મોટું કોઈ કોઈ વાત નથી. અને તબર નિષ્ઠા દ્રઢ કરી પાકી કરી અને એમાં જ માલ છે. શાસ્ત્રી મહારાજે કેટલી કૃપા કરીને આપે નિષ્ઠા આપી, મારા સાંઈ નિષ્ઠા આપી, કેટલી બધી મોટી વાત છે. એટલે આપણે નિષ્ઠા વધારી પાકી કરવી, દ્રઢ કરવી, અને એમાં બધું તમારે આવી જાય છે. સદાન સાંઈ મહારાજ.
1: જ્યાં સુધી મન અશાંત છે ત્યાં સુધી સુખ ક્યાંથી? હવે એને સમજવાનો પ્રયત્ન કરો. જુઓ, ધારો કે તમને સારામાં સારું જમવાનું હોય, પણ તમને જમવા બેસાડ્યા હોય અને ત્યાં આગળ કોઈ ટોયલેટ ગયો હોય તો ફાવે? તો એ ના ફાવે. ચલો ટોયલેટ નથી ગયો પણ ગરમી બહુ લાગે છે તો ફાવે કે ના ફાવે? બહુ ઠંડી લાગે છે ફાવે કે ના ફાવે? બહુ પવન વાય છે તો ફાવે ના ફાવે? ધૂણી થઈ છે તો ફાવે કે ધૂણી દૂર કરી, ઠંડી દૂર કરી, ગરમી દૂર કરી? પછી બહુ અવાજ થતો હોય, ઘોંઘાટ થતો હોય તોય નથી ફાવતું કે ઘોંઘાટ બંધ કર્યો? એકદમ અંધારું હોય ફાવે કે ના ફાવે? બહુ લાઇટ હોય ફાવે ના ફાવે? તો મેનિમમ બધું કર્યું, આ બધી શોધ કરી. પણ એટલું જ છે, ખાવાનું સુખ લેવું છે કે નહીં? એ લેવાની છે કે નહીં? હવે આ બધી તમે વ્યવસ્થા કરી પણ મન અશાંત હોય તો? ચલો મન અશાંત જવા દો. કિડનીમાં પથરી હોય તો, અને પથરી આમ સહેજ હાલે તો, આટલી પથરી અને સુખ લઈ લીધું, ચલો એથી આગળ જાઓ. પથરી તો બરાબર છે, પથરી એ ના હોય ને કાંઈ ના હોય. અને તમે જમવા બેઠા હો અને આમ તૈયારી કરતા હો અને તમને ભાવતું અને મોડા આગળ આવી ગયું હોય અને કોઈ આવીને કે પેલા એ તમને ગધેડા કયા હતા, અથવા આવીને કે ગધેડા છો, ખાવાનું બુડી ગયું, મને ગધેડો કયો? હું ગધેડો? તારો બાપ ગધેડો, તારી માં ગધેડી, તારો છોકરો ગધેડો? લ્યા આ શરૂ થઈ ગયું અંદર, બધું ખાવાનું ડરાઈ ગયું. જોયું, એક શબ્દ અંદર પડ્યો અને મન ડિસ્ટર્બ થઈ ગયું. ચલો આ તો બરાબર છે, ગધેડો કયો એટલે, પણ ગધેડો નથી કયો, કશું નથી કહ્યું. પણ એમ કે છ મહિના પહેલા ઇંગ્લેન્ડની અંદર એક ભાઈએ તમારી વાત નીકળી ત્યારે કહ્યું કે ગધેડો છે. તો છ મહિના પહેલાનો શબ્દ અહીં શરૂ થઈ જાય. એ શું થયું? અડ્યો છે શબ્દ? પેલું તો ફ્રેકચર થયું, ઠંડી લાગી, ગરમી લાગી, પણ આમાં શું થયું ગધેડો? છ મહિના પહેલા કયા ગરમી લાગી, પણ આમાં શું થયું ગધેડો? છ મહિના પહેલા કયા શબ્દ ક્યાં ક્યાં અહીં ઉડીને આવ્યો છે?

0: બધું બન્યું શું? વોટ હેપન? માઇન્ડમાં કંઈક થયું, એ શું થયું? ધેટ ઇઝ ઈર્ષ્યા. કોકમાં ઈર્ષ્યા. જો રામાયણ શેમાંથી થયું જાણો છો ભાઈઓ? બધું રામાયણની આપણે કથાઓ સાંભળવાની અને એની બધી વિડીયો જોવાની અને બધું રામાયણની પોથી યાત્રા કાઢવાની. પણ એ કેમ થયું? એના કારણ જુઓ તમે. એક રાવણનો કામ અને અભિમાન, મહારાજ એવો કોઈ નહીં, આ બીજા મેદાનમાં, એટલે શરૂ થયું. એને સીતામાં કુદ્રષ્ટિ થઈ, બસ. બાકી પરણેલો હતો, એને ક્યાં પ્રશ્ન હતો? એની સ્ત્રી રૂપારી હતી. રાવણના પત્ની ઓર્ડિનરી નહોતા, પણ સીતા જરા વધારે સારા હશે એટલે એને એમાં મન ચોટ્યું. અને કે મારે કોઈ પણ હિસાબે સીતા જોઈએ, એટલે આ પ્રોબ્લેમ શરૂ થયો. અને પેલી કઈ કઈ એને પેલી મંત્રા એ શબ્દ નાખી ઈર્ષા ઉભી કરી. એની ઈર્ષા નહોતી, જરા પણ નહોતી. કઈ કઈ ને કોઈ દિવસ રામચંદ્રજી જુદા લાગ્યા નથી. જેવો ભરત હતો ને એવા જ રામચંદ્રજી લાગતા હતા, એટલું એનું જીવન ઉચ્ચ હતું. કઈ કઈ સામાન્ય નહોતી, પણ અંદર શબ્દ પડ્યા, મંત્ર આવી ગઈ કુસંગ, અને એના મગજમાં ઈર્ષા અંદર ઉત્પન્ન કરી. અને એને થયું કે મારો ભરત પાછળ રહી જશે અને રામ આગળ જશે અને એને હેરાન કરશે અને આ બધો ડખો. એમાંથી પેલા વરદાન માગ્યાના તોફાન થયા. તો હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. રોજ તમને છાપામાં રાવણ મળશે, જોજો. કે એઇડ્સ થયો કે રાવણ, ખૂન થયું કે રાવણ, આપઘાત થયો કે રાવણ, ડાયવર્સ થયો કે રાવણ. જો ગો ડીપ. અને એ જુદા છે, કોઈને ટીબી થાય ને તો એને તાવ આવે, સાંજે સાંજે તાવ આવે, પછી ઉધરસ આવે, પછી જરા ઉલટી થાય, એમાં લોહી નીકળે, અશક્તિ થાય. એ અશક્તિ થઈ પણ મૂર્યું ક્યાં છે? કે ફેફસામાં ટીબી થયો. પણ ટીબી કેમ થયો? કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. કોઈએ જોયું છે? આ આંખે જોયું છે? માઇક્રોસ્કોપમાં જોયું હશે, એ દેખાતું નથી. પણ એ તો બેક્ટેરિયા તો બીજું માઇક્રોસ્કોપમાં દેખાય છે. પણ વાયરસ, કોઈ વાયરસ જોયું છે? તમે વાયરસ જોયું છે? બધા માને છે એચઆઈવી વાયરસ, બધાને ખબર છે, કોઈ જોયું નથી. પણ એચઆઈવી વાયરસ તો હાઈ પાવર માઇક્રોસ્કોપ નહીં, અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં દેખાય. પણ ઈર્ષ્યા જોઈ, ઈર્ષ્યા હાઈ આપણી પર હાઈ પાવર માઇક્રોસ્કોપ મૂકી દે અને અંદરથી ઈર્ષ્યા દેખાય, પણ તોફાન મચાવે છે કે નહીં? ક્રોધ દેખાય, માન દેખાય, તો એ અંદર પડ્યું છે. એ મનને અશાંત કરે છે ભાઈઓ. મોટી વસ્તુ અશાંત કરે એવું નથી, નાની અશાંત કરે છે અને પ્રોબ્લેમ મોટા કરે છે. જોઈ લો, બધા પ્રોબ્લેમનું મૂર્યું અંદર છે. એ આ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હૃદયની વાતો જોવાનું, દેખવાનું, સાંભળવાનું, આ બધું સંતને વિશે જ છે, સંતને વિશે જ. હવે તો યોગી બાપા, પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એમને વિશે જ આ બધું જોવાનું છે. આગું પાછું એ નિશાન બનાવું અને આપણા આંબાના પાન ખરી જાય. પણ આંબાનો નિશ્ચય જતો નથી. આંબો હોય એ બધું એના પાંદડા આંદડા બધા ખાઈ જાય, સૂકો લાકડું હોય, પણ તોય આપણે આંબાને વિશે નિશ્ચય રહે છે જ. એ ભલે ગમે હોય પણ તે આંબો આંબો. એમ એવી રીતે તેમ સત્પુરુષનો નિશ્ચય જવો ના જોઈએ. સત્પુરુષનો નિશ્ચય આપણે જવો ના જોઈએ. એટલે કેવી રીતે સુંદર રીતે યોગી આપણે વાત કરી. એ આંબાનો નિશ્ચય રહે, પાંદડો ખરી જાય પણ તો આંબાનો નિશ્ચય રહે છે. એમ સત્પુરુષને વિશે પણ નિશ્ચય ફરી ન જાય, જવો ન જોઈએ.

મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા હોય, મનુષ્ય જેવા ચરિત્ર કરે, લોકોમાં ભરી જાય, પણ તેને નિર્દોષ જ સમજવા જેવા આ બધું થયું છે. જો આપણા ભેગા ભરી જાય, આપણે જો પ્રમુખ સાહેબ મહારાજ આપણું જીવન ચરિત્ર વાંચીએ છીએ એમાં ખબર જ ન પડે કે સ્વામી આ વિશેષ વ્યક્તિ છે. સંમેલન થયું, સંત સંમેલન, એમાં યોગી પ્રમુખ સાહેબ મહારાજ આવીને બેસી ગયા અને બીજા બધા શોધે પ્રમુખ સાહેબ ક્યાં આ બેઠા પાસે. એટલે એ રીતે ભરી જાય. ને આપણા ભેગા ભાઈ, મહાત્માની વાત તો નથી, પણ આપણા ભેગા ઘણી વાર ખબર જ ન પડે તમને કે ગુરુ કોણ અને શિષ્ય કોણ, ખબર જ ન પડે. મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા ચરિત્ર કરે, લોકોમાં ભરી જાય, પણ મુદ્દો આ સમજવાનો છે, પણ તેને નિર્દોષ સમજવા, નિર્દોષ જ સમજવા. તે આપણે એવી વાત છે, ધર્મ નિયમ સાચવવા, ધર્મ નિયમ સાચવવા, અખંડ ગંભીરપણું રાખવું અને હું બ્રહ્મ સ્વરૂપ છું એમ માની આત્મારૂપે વર્તું. જે અઘરામ અઘરી કલમ છે, પણ આપણે બધું આ બધી એમ કે પ્રકારે આત્મારૂપ થઈ રહ્યા છે, પણ આત્મા ખરેખર થઈ હોય અને એવી રીતે વર્તે તો કામ થઈ જાય. ધર્મની મુસાજ અખંડ ગંભીરપણું રાખવું, એટલે ગંભીરપણે એટલે જેવા ગમત તો કરે છે યોગી અપાય ગમત કરતા પ્રમુખ સાહેબ ગમત કરે એ રીતે ગંભીરપણું નહીં, પણ આપણે વર્તનમાં ધર્મ નિયમમાં ગંભીરપણું રાખવું, એમાં પોલ ના ચલાય. યોગી અપા બધી ગમત કરતા બધું કરતા, પણ બ્રહ્મચર્ય વાતમાં જરાય પોલ ના ચાલે. ધર્મને સાચો અખંડ ગંભીરપણું રાખું અને હું બ્રહ્મ સ્વરૂપ છું એમ માની આત્મારૂપે વર્તું. આપણે આ રીતે કરવું છે તો આપણે આત્મા છીએ જ. તમે ગમે હો પણ તમે આત્મા તો છીએ જ. એટલે એમ એમ ઓરિજિનલ સ્વરૂપ આપણે માનવું. આ ભેગા દેહરૂપ ભેગા એવા થઈ ગયા છે, જડતા થઈ ગઈ છે, પણ એમાંથી બહાર કરવું અને આપણે આત્મારૂપ છીએ જ તો પ્રશ્ન જ ક્યાં છે. એમાં ઓરિજિનલમાં આપણે જવાનું છે. સત્સંગમાં ભાવ અવગુણ રૂપ ખટાશ ના આવે તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગરું આવે. જેવા યોગી અપાય આ વાત ઘણી વાર કરતા કે આ સત્સંગમાં અભાવગુણ રૂપ ખટાશ ના આવે. અભાવગુણ એ ખટાશ કહેવાય, કે કેસર કેરીનો રસ હોય એમાં ખટાશ પડી એવું કહે. જે કેસર કેરીનો રસ પ્યોર હોય કેટલું સરસ આપણે લાગે, પણ એમાં ખટાશ ભરે, આમલીનો રસ ભરે, તે એ આમલી પણ સારી, પણ અભાવ ગુણ તો બહુ ખરાબ. અભાવ ગુણ રૂપ એ બધું સત્યાનાશ વાળી છે. અભાવ ગુણમાં એ કોઈને પણ જરાક અભાવ હોય તો તમને
સુખ ના આવે, શાંતિ ના થાય, કોઈનું પણ ખૂણે કાચરે નાની મોટી વ્યક્તિ હોય પણ તેનો જે અભાવ હોય મનમાં તો તમને સુખ ના આવે, શાંતિ ના રહે. અભાવ ગુણરૂપ ખટાશના સત્સંગ સુખ કેસર કેરી જેવું ગર્યું આવે. ખરેખર સત્સંગનું સુખ તો ખરેખર છે, પણ આપણે આ બધું બગાડી નાખે જે આ ખટાશ બધી બગાડી નાખે. એમાં ભાવ ગુણ ખટાશથી પણ બહુ મોટું છે, એટલે એ ન જ આવવું જોઈએ. માટે સંતોને હરિભક્તોમાં દીવ ભાવ રાખવો માટે, એટલે એ તો દિવ્ય છે જ, તમે સમજો કે ના સમજો, શ્રીજી મહારાજ ગુણાતીતાન સ્વામી અને મોટા સંતો સત્પુરુષો બધા કહે છે જ કે બધા દિવ્ય છે, બધા દિવ્ય છે, પણ સંતો ભક્તના દીવ ભાવ રાખવો. અને દિવ્ય છે જ એટલે રાખવાનો પ્રશ્ન નથી, પણ આ સામાન્ય ભાષામાં યોગી બાપાએ વાત કરી કે નથી રહેતો દીવભાવ નથી રહેતો, એટલે મારા યોગી બાપાએ કહ્યું કે દીવભાવ રાખવો, નિર્દોષ બુદ્ધિ રાખવી. હરિભક્તોમાં દીવ ભાવ રાખો, નિર્દોષ બુદ્ધિ રાખવી. જો તેમ રહે તો કરવાનું જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. આટલા બધા આટલું બધું જો એટલે એવી રીતે રાખવું. ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે, જેવા કેટલી મોટી વાત. અને જે યોગી બાપાએ આખી જિંદગી આવી રીતે કહી, પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીમાં જ આવી રીતે જ વર્ત્યા છે. શું કહ્યું? ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ આપણે મૂર્તિ મારા લઈને બેસીએ બરાબર છે, એ પણ તોય મહારાજ એક વિસ્તારથી કહ્યું કે જો આ ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે તે કરીએ એટલે આનંદ આવે. જો સેવા પરિચર્યા કરવા જેને આનંદ આવે, વેઠ નહીં ઉતારવાની, પરાણે કરવાની નહીં, પણ આનંદથી. જો યોગી બાપાએ કહ્યું કે ભગવાનની મૂર્તિનું સુખ છે, ભગવાનની મૂર્તિ સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે તે કરી એટલે આનંદ આવે. ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેવું છે. ભગવાન જો આખી જિંદગી આ સત્પુરુષ બધા એમને કર્યું છે, હાથમાં મારા લઈને બેઠા નથી, એટલે મારા તે ફરે પણ આ મૂર્તો એમના મનમાં આ ભક્તોની સેવા અને ભક્તોની ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેવું છે. ભગવાન એટલે આ સમજી રાખવું અને આ પ્રમાણે સેવા ભક્તિ કરવી. દેહાયમાન પોષવામાં નહીં, દેહાયમાન પોષવામાં નહીં, દેહરૂપ થઈને બધું કરીએ એમાં માનની ઈચ્છા રાખે અને બધી સેવા ભક્તિ કરે પણ માનની ઈચ્છા રાખે તે કલંકરૂપ છે. મોટા પુરુષ

પુરુષની ક્રિયા ગમવી કઠણ, ક્રિયા ના ગમે એટલે બધું સામાન્ય જતે દિવસે ધીમે ધીમે આવું થાય. પછી એમના આ ક્રિયા ના ગમે, અભાવ ગુણની વાત નથી પણ ક્રિયા ના ગમે. એટલે મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ, ક્રિયા ન ગમે. એટલે સ્વામી આપણા આપણું ધાર્યું આપણા મનમાં જે હોય એ રીતે સ્વામી બોલે નહીં, વર્તે નહીં, એટલે ક્રિયા ગમે નહીં. જો આપણે મનમાં ધાર્યું હોય કે આ વ્યક્તિ આવે તો સ્વામીએ આવી રીતે બોલવું જોઈએ, એ ના બોલે એટલે આપણને ગમે નહીં. એટલે ક્રિયા ગમવી બહુ કઠણ. વિવેક સાગર સ્વામી ધન્ય છે, એ ખરેખર સ્વામી ભેગા રહ્યા અને બધું એ કર યોગીઓ પ્રમુખ સ્વામી કે આના ના પાડે અને બીજી બાજુ સ્વામી હા પાડી દે અને એવી કઠિનાઈ થાય. હવે એ ક્રિયા ગમવી બહુ મુશ્કેલ છે. અને ઓલા અંગૂઠા દેખાડે કે જો તમે ના પાડતા હતા ને, આ યોગી પ્રમુખ સાહેબ તો હા પાડી દીધી. એટલે બહુ મુશ્કેલી પણ તો એમાં આ બધી ક્રિયા ગમવી. મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ, ક્રિયા ન ગમે. મોટા પુરુષને વિશે દીવ ભાવ રાખે, મોટા દીવ ભાવ રાખે એ તો દિવ્ય છે જ, પણ આપણે રાખવું પડે છે કેમકે રહેતું નથી. એટલે એમની ક્રિયા ગુણાતીત સમજે, એટલે દીવ સમજે તો કામ થઈ જાય. એટલે ટૂંકમાં આ મોટા પુરુષ આ પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજ યોગી અપા મળ્યા છે, એમને છે સંપૂર્ણ આપણે ગમે એમ હોય તો ગમાડવી જોઈએ, આપણે ગમવી જોઈએ ક્રિયા. તે મોક્ષના દાતા છે, મોક્ષ એમના હાથમાં છે અને આપણે એમને વિશે સદ ગુણાતીત ભાવ રાખે અને એવી રીતે સમજે તો કામ થઈ જાય, નહીં તો બધું બગડે. દ્રઢ પ્રીતિ શું, મનુષ્ય ભાવ જ ન આવે. દ્રઢ પ્રીતિ જો એમાં મનુષ્ય ભાવ જ ન આવે, બોલવા ચાલવાનું પણ ના થાય, દીવ ભાવમાં જ રસભસ થઈ જાય. હવે એવા હરિભક્તો છે પણ બહુ જૂજ, પણ એક અખંડ સ્વામીની મૂર્તિમાં જ લીન રહે. લીન રહે એટલે બધી ક્રિયા કરે, બધું કરે પણ સ્વામીમય, સ્વામીમય એવા બહુ કઠિન. પણ જે એટલે આવી આપણે આવી રીતે કરવાનું છે. દ્રઢ પ્રીતિ શું, મનુષ્ય ભાવ જ ના આવે, બોલવા ચાલવાનું પણ ના થાય, દીવ ભાવમાં જ રસભસ થઈ જાય. એટલે કોઈ બે શબ્દ કહે તો ખંભું, એ બધું બહુ અઘરું છે. બે અને કટાક્ષમાં કહે તો મારી પાડે. અને જે સમજે, કટાક્ષ સમજે તો એને ખરેખર લાગી આવે. પણ કટાક્ષ બધા સમજે છે, નાનો હોય તો કટાક્ષ સમજે છે. કોઈ બે શબ્દ કહે તો ખંભું, આપણી ભૂલ ના હોય પણ ખંભું. આપ ઘણી વાર આપણી ભૂલ ના હોય અને આપ
પ્રમુખશાહી શાસ્ત્રીમાં યોગી આપણે બધા ખામ્યા છે. એમની ભૂલ ના હોય તો ખરેખર ભૂલ ના હોય અને એ રીતે સમજ્યા છે. હવે તો યોગીઓ પણ પોતે પ્રમુખશાહી મહારાજ ઘણીવાર નામ દેતા કે અમને કર્યું છે, યોગીઓ પણ પ્રમુખશાહી મહારાજ કર્યું છે એમનો મત. પણ સ્વામીને જરાય અભાવ કોઈ દિવસ આવ્યું નથી. અને બસ કે પ્રસાદી માનીને ગ્રહણ કરતા. કોઈ બે શબ્દ કહે તો ખંભું, આપણી ભૂલ ના હોય તો પણ ખંભું. એ એકાંતિક ખમે, એકાંતિક સહન કરવું એ બહુ મોટી વાત છે. યોગી શ્રીજી મહારાજે પણ કહ્યું છે, પુરુષમ બોલ્યા પીતેમાં ખમે એ બહુ મોટા અને સર્વમાં મોટો કહેવું છે.

श्री स्वामीनारायण भगवान ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीत आनंद स्वामी महाराज ने जय, भगवत जी महाराज ने जय, शास्त्री जी महाराज ने जय, योग जी महाराज ने जय, प्रमुख साईं महाराज ने जय, प्रमुख साईंजय, अक्षरदेव महासंजय, या हमारा बधा युवक आया अने स्वामी सामे प्रतिज्ञा लीधी के हूँ आम करीश आम करीश, अने बहु सारी भावना से अने आ रीते रहवाए जे बधा प्रार्थना करी प्रमुख साईं महाराज ने कि आ रीते अमारे रहवाए अने रहेवानुं छे, रहेवाय एवुं नहीं, रहेवानुं छे तो आ सत्संगनी मजा आवशे, सत्संग जेम छे एम ओळखाशे, नहीं तो आपणे आ कचरामां पड़ी रहीशुं, मान काम क्रोध लोभ ईर्ष्या कचरो ज छे, आपणे मानीए के ना मानीए पण कचरो छे, ए सत्संगनी विरुद्ध काम करे छे आ बधी वस्तु। तमे भगवानमां जोड़ावामां प्रमुख साईं महाराजने जोड़ावामां એ આડ કરે છે, આ બધા દોષો આડ કરે છે તમને। તમે સ્વામીનો હાથ જાળવા જાઓ, એક એક દોષ તમને હાથ ખેંચી નાખે અને તમને પહોંચવા ના દે। તો જે આપણે આ પ્રતિજ્ઞા લીધી છે, આ બધું જે કરવાનું આપણે નિયમ ધર્મમાં રહેવાનું, આજ્ઞા પાળવાની, બાપાની રુચિ સમજવાની, એમની ઈચ્છા એમની મરજી સમજવાની, એ બધું બહુ સારી વાત છે। એ બાપાને પાસે લઈ જાય તમે અને હસ્તમેલા કરી દે, પણ જે આ રીતે રહેવાય આપણે પ્રયત્ન કરીએ છીએ, ઘણા બધા પ્રયત્ન કરે છે એ કોઈ વાત નથી, પ્રયત્ન, પણ અમુક જે દોષો છે એ તો રાખવાના જ નથી ગમે એમ થાય। હર્ટ માન ને ઈર્ષા એ બધું સત્સંગ બહુ છેટું લઈ જાય તમને। જેવા ફૈબાની વાત હતી, કેટલા મહારાજ સામેથી મારા સામેથી કહે કે હું તમારી ત્યાં આવીશ, અને ચાર દિવસ તો મિનિમમ રહે મહારાજ, અને સેવા પણ બહુ કરે, ફૈબા ગજબની સેવા કરે, કોઈ ખામી રાખે નહીં। પણ જો એમાં વાત થઈશું કે સેવા કરતા હતા, મહારાજની ઈચ્છા પ્રમાણે બધું જ કરતા હતા, પણ મહારાજને રાજી કરવા છે એવું મનમાં નહોતું। એટલે એનું પરિણામ કેવું આવ્યું, મહારાજ એમના વહુને ત્યાં ગામડે ગયા હતા અને મહારાજે કહ્યું તમે અહીં ક્યાંથી, તો કે મહારાજ મને કાઢી મૂકી છે। મહારાજ કે આવું ના બને, તો કે બન્યું છે, મારે કે જાઓ આપણે જઈએ અને મેળાપ કરી નાખીએ। મહારાજ એમના બહુ કે મહારાજ એ નહીં માને, મારું નહીં માને, હા મહારાજ હું ભેગી રહી છું એટલે મને બધી ખબર છે, ના ના મહારાજ કે ચોક્કસ આપણે મેર કરી દઈએ।
પછી મહારાજને સાથે એમના વહુ ગયા. ભાગોરાઈ મચ્છવાની, મહારાજ મને અહીં મૂકી જાઓ, તમે સુલે કરો ને પછી મને તેડાવો તો આવું, નહીં તો મને જોશે ને તો ભેંસ ભડકે એવું ભડક્યું છે. એ મારા દર્શન થશે ને ભડકશે. તો મહારાજ પછી એકલા ગયા અને મહારાજ આવ્યા એટલે સીધું સામાન બધું ધરવાધમ ધમાધમ, એટલે રાજ દરબાર હતું એટલે બધું તૈયાર હતું. અને મહારાજ રસોઈ બધી બનાવી આ કર્યા. પછી મહારાજ આ બાજુ સંતો બેસી ગયા હતા પત્તર લઈને. પત્તર છોડ્યું અને ગુણાતીતાન સાહેબ પત્તર છોડે નહીં. બધા કહે સ્વામી આ આ પીરસા જો આ લાડુ પડશે તો પત્તર ખોલો. મેં કહે સાસુ બહુનો છે સ્વામી અંતરણી પણ જાણીએ. અને આ બાજુ એવું બન્યું, મહારાજને કહ્યું કે મહારાજે વાત કરી કે તમે અથવા વહુ સાથે મેળ રાખો. એ એકદમ ભડક્યા મહારાજની વાત કરવામાં. તો વહુ આવી હોય તો શું કરે, દંડો લઈને પાછળ દોડે. પછી તો મહારાજે કહ્યું કે કેમ આવું કરો છો. મેં કહે એ રાણનું મોડું મારે જોયું નથી. આટલું બધું કે મહારાજ કહે છે તે હવે આટલું કહ્યું હોત કે મહારાજ તમે કહો છો એટલે પ્રયત્ન કરીશ તો મહારાજ રાજી થઈ ગયા હતા. પણ નાચ પાડી ઘસીને અને પછી મહારાજે કહ્યું કે અમે ત્યાં જમશું નહીં, તમારે ત્યાં અમે બાર બાર જઈશું. મહારાજ કહે કે ભગવાન તમે મનુષ્ય ચરિત્ર કરો, જમો કે ના જમો, હવે અહીંયા આ વાત લાવવાની નથી. પણ લાયા અને મહારાજ તો ઉદાસ થઈને અને મહારાજ નીચે ઉતરતા દાદરો. મહારાજે કહ્યું સંતો પત્થર પેક કરો, આપણે બીજે ગામ જવું છે. સ્વામી કહ્યું કે જો મેં હું કહેતો હતો ને. પછી બીજે ગામ ગયા ત્યાં સ્વાગત, બધાને સ્વાગત કરવા. મહારાજ કહે સ્વાગત આગત બધું રહેવા દો, ઘર જઈને દસ દસ રોટલા ઘડી લો. આવી દશા થઈ ગઈ. પછી કેટલું બધું કર્યું મહારાજ, સેવા બધી કરી બધું કર્યું પણ આટલું માન્યા નહીં. આટલું જ કહેવાનું હતું કે મહારાજ તમે કહો છો પ્રયત્ન કરીશ આટલું. એને બધે સીધી ના પાડી હતી. એટલે જો મનમાં શું હતું, રાજી કરવાનો તાન નહોતો, સેવા કરતા હતા ભગવાનની રુચિ પ્રમાણે બધું કરતા હતા, પણ મનમાં એવું નહોતું રાજી કરવું છે. તો જો આ બહુ મોટી વાત છે, ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા એવું મનમાં હોવું જોઈએ. અને મહારાજ તો હરિભક્તોને બીજા બધાને રાજી કરવાની મહારાજે વાત કરી છે કે બધા, એટલે એમાં જોખમ જ નહીં. બધાને રાજી કરવાની વાત હોય એટલે આપણો નંબર લાગી જાય, મહારાજને રાજી કરવામાં સંતને રાજી કરવાનો નંબર લાગી જાય. પણ આવો વિચાર ના હોય તો જો કેટલું ભયંકર પરિણામ આવ્યું. પછી યોગી બાપાને મેં પૂછ્યું હતું કે બાપા હવે મચ્છાઓ ગયા છો. બાપા કે અમે ખબર જ નથી કઈ દિશામાં આવ્યું. યોગી બાપાઓ કોઈ દિવસ બોલે નહીં. પણ જો મહારાજે ત્યાગ કર્યો પછી કોઈ સદગુરુ કોઈ હરિભક્તો ગયા જ નથી એ ત્યાં. અને આ મહારાજ 32 વખત ગયા એટલે પંચતિથિમાં પહેલો નંબર આવે. પણ મહારાજે ત્યાગ કર્યો. તો જો બીજું બધું ઠીક છે, માન હઠ માનની ઈર્ષા એ ભયંકર દોષ છે, એટલે એ તો રાખવા જ નહીં ગમે એમ હોય. પણ બીજા બધા દોષને તો
પહોંચી વળાય ધીમે ધીમે જાય, પણ આ ત્રણ દોષ તો તમને ફેંકી દે સત્સંગમાં. અને થયું છે, માનને લીધે અલૈયા ખાચર ફેંકાઈ ગયા, અને જીવા ખાચર ઈર્ષાને લીધે ફેંકી ગયા. ત્રણેય નામ પત્તો પડ્યો નહીં સત્સંગમાં, નામ જ નામ નિશાન ના રહ્યું એવું થઈ ગયું. એટલે આપણે આ બધી પ્રતિજ્ઞા લીધી છે બધી, જે એને પારવી સમજવી. પહેલાં તો ખાલી પ્રતિજ્ઞા લઈએ એવું નહીં, સમજવું કે આનો અર્થ શું થાય, કે આ ધર્મ નિયમ પારવાની, રુચિ સમજવાની, ભગવાન રાજી કરવાની વાત, એ બધું શું છે, રાજી કઈ રીતે કરાય, આ બધું એ બધું જાણીએ તો આપણને આ સલામતી રહે. અને પછી એક વાર જાણ્યા પછી આપણે અવેરનેસ રહે, આમ જાગૃતિ રહે, આપણે અંતરદૃષ્ટિ થાય કે હું આ બધું કરું છું બરાબર છે. જો કોઈ પણ ક્રિયા કરીએ આપણે, કોઈ પણ ક્રિયા, તો પહેલું પગલું માંડીએ સ્વામી રાજી, હા તો આગળ વધો, નહીં ડાઉટ હોય ઊભા રહો, અને રાજી ના જ થાય પાછા વરો. આવી બધી ક્રિયામાં આપણે તપાસ કરવી તો આપણે સત્સંગ આમ એકદમ સહેલું છે, સરળ છે, પણ જો આપણે પોતાની જાળમાં ઘૂંચાઈએ તો બધું બહુ કોમ્પ્લિકેશન થાય. એટલે હર્ટ માને ઈર્ષાને આ તો બધું રાખવું જ નહીં. ભલે આમાં દોષ છે, કોઈમાં હરિભક્તમાં દોષ હોય તો એ જોવાનું નથી. જો તમને આજ્ઞા કરવામાં આવે કે તમને કરોડ રૂપિયા આપવામાં આવશે, દોષ કોઈના દોષ જોતા નહીં, તો આપણે કરીએ કે નહીં? તમને કરોડ રૂપિયા આપવામાં આવશે પણ કોઈના દોષ જોતા નહીં, ડેફિનેટલી કરીએ જ આપણે. કરોડ રૂપિયા મળે તેવી રીતે શ્રીજી માના શબ્દો, એમનો રાજીપો કરોડો કરતાં અબજો રૂપિયાની વાત છે. તો જે એને એમના વચન પ્રમાણે આપણે કરીએ, એમાં અભાવ ગુણની વાત તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ લેતા જ નહીં. અભાવ ગુણ બધું મોટા સંત હોય અને કંઈ મોટા એમને પૂછીને બધું કરીને સમાધાન કરવું, પછી લાંબુ ચલાવવું નહીં, એમાંથી બહુ ફાટફૂટ થાય અને તમે સત્યાનાશ થઈ જાય. એટલે આવી રીતે મહારાજે આજ્ઞા કરી, આમ ઇઝી બટર જેલી જેમ, આમ જોવા જઈએ ને એકદમ સત્સંગની મજા મજા આવે, પણ જો આપણે આપણી જાળમાં ઘૂંચાઈએ, તમે મન ધાર્યું કર્યું, યોગી આપા કે આપણે કરોડો જન્મથી મન ધાર્યું કર્યું છે, કરોડો જન્મ મન ધાર્યું જ કર્યું છે, અને હવે આ જન્મે મોટા પુરુષ આવ્યા, ભગવાન આવ્યા, એમને રાજી કરી લેવાની વાત મનમાં ધારવી. બીજું ગમે હોય આપણે રાજી કરવાની વાત બીજું બધું મૂકી જ દેવું. રાજી કરવામાં અબજો રૂપિયાની કમાણી છે, અને અભાવ ગુણ લેવા હોય તો માઇનસ માઇનસ જાય. એટલે એ બધું મૂકી દઈને અવરાઈ બધી મૂકી દેવાની, નેગેટિવિટી બધી મૂકી દેવાની, અને જે મહારાજને ગમે, સ્વામીને ગમે, સંતોને ગમે, હરિભક્તોને ગમે, જો હરિભક્તો સારા હરિભક્તો હોય, એકાંતિક ભક્તો હોય, એને આવી આવું બધું ગમે. હા, મહારાજ સ્વામી રુચિ પ્રમાણે બધું જ ગમે, અને નેગેટિવિટી એના મનમાં હોય જ નહીં. શું કામ ખોટનો ધંધો શું કામ કરવો? આ કમાણી થાય છે એ મૂકીને, તમારે દુકાન હોય, મોટલ હોય, હોટલ હોય, બધું હોય, અને એમાં ખોટ જતી હોય તો બંધ કરો કે ચલાવો? હા, બંધ કરી
ता खोटनो धंधो से अभाव गुण ने ईर्ष्या ने मान ने अद खोटनो धंधो से मुक्ति दो बंद करो अने आजे मालम माल से भगवान ने रुचि जानी धर्मनियम पारवा दासन उदास तो महिमा समझो अवधे हमारे कमानी है और ढड़क कमानी है ये पकड़ो राम जो जवा जी सहलू है बहुत सरल से सत्संग पर आपने मन में ये धार्यू है ना आमच है भले ये योगी आप खटपट न करवी एकनी बात बीजा ने करवी बीजानी बात तीजा ने करवी एवं ना करो साची हो बात साची हो तो करवी नहीं आप शू काम है ये एने करे आप करिए आप कमाणी करता रहिए खोटो धंधो शू काम करो तो जो महाराजे कहने मन में कहीं ना हो हरिभक्त ने छता कहे तो महा खटपट खटपट तो साचू हो जे धर्म नियम नहीं पारत के आम नहीं करते ये बात बीजा ने करी ए खटपट साची बात हो तो खटपट अने भाई उपजावेली हो तो ये तो महा खटपट ये तो बात करवानी नहीं एटले आपे मोटा आपे गम्मे होइए स्कूल में होइए प्रिंसिपल होय टीचर होय एनी आज्ञा तो पारी छे आपणे એ ના કહે કે આ નહીં કરો તો નહીં કરે તો છે અહીંયા તો આ ગુણ આપણે પરમ સુખ્યા થવાની ફાઇનલ બીએટિટ્યૂડ એની પછી કોઈ પ્રશ્ન જ નહીં આપણે અક્ષરધામમાં બેસીએ કોઈ માથાકૂટને કોઈ પ્રશ્ન એના માટે મહા મહા સુખ્યા કરવા માટે મહારાજ આ ઉપાય બતાવે છે અને છતાં આપણે વચ્ચે વચ્ચે ઘાંચપાંચ કરી દખલ કરી તો એ પરિણામ આપણને જ માથે પડે એટલે આ સીધે સીધી વાત છે અને આપણે તો આ વાત કરવી ધારવી બીજાને કરવી બીજાને અભાવ બની બીજી વાત કરવી જ નહીં તો મનમાં હોય તો કરવી નહીં એ બધું ડોળાય સત્સંગ એટલે આપણે આવો સત્સંગ મળ્યો છે ક્યારે મળ્યો નથી આ મહારાજ સ્વામીનો જોગ ક્યારે થયો નથી ક્યારે આ જન્મે આપણને થયો માણ અને સામેથી ભગવાન આવ્યા મનુષ્ય રૂપે થયા અને આપણને લાભ આપે છે અને પછી એમાં આપણે બધું આવું ઊભું કરીએ તો એ આપણને નુકસાનકારક છે એટલે સીધે સીધી વાત છે સત્સંગ આ જ છે સત્સંગ બધું પોઝિટિવ બધું સૌરૂઢ લેવાનું અને નેગેટિવિટી વાત કરવાનું ફેંકી દેવાનું કાઢી નાખવાનું આવી રીતે સત્સંગ કરીએ બટ એકદમ ઇઝી છે સાવ સરળ છે સદાનંદ સ્વામી મહારાજ

श्री स्वामी नारायण भगवान की जय। वचनामृत सारंगपुर नु 18मु खार भूमि नु स्वामीनारायण हरे संवत 877 ना भादरवा सुधी 8मे दिवस स्वामी श्री सहजानंद जी महाराज गाम श्री सारंगपुर मध्य જીવા ખાચરના દરબારમાં ઉત્તરાધિ દ્વાર ઓરવાણી ઓસરીએ વિરાજમાન હતા ને ધોરો કેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓળી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને ઉત્તરાધિ મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। યોગી આપા કે પહેલાં ધ્યાન પછી જ્ઞાન, તો દરેક વૈષ્ણવને આગળ પહેલાં મહારાજની મૂર્તિનું ધ્યાન થાય એ રીતે ગોઠવણી થાય છે। પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, જે શ્રદ્ધાવાન પુરુષ હોય, શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ, બુદ્ધિવાન લપતે જ્ઞાનમ નથી, શ્રદ્ધાવાન। શ્રદ્ધા હોય તો બધું ઘણું બધું કામ થાય, અને આપણે બધા ભેગા થયા છે, શ્રદ્ધાથી જ ભેગા થયા છે। જ્ઞાન તો બધું ઠીક છે, પણ શ્રદ્ધા મહારાજ સ્વામી મળ્યા છે એમાં શ્રદ્ધા અચળ શ્રદ્ધા થઈ ગઈ છે, એટલે આપણે બધા સુખિયા છે। અને એ જ કારણ છે, સુખી રહેવાનું કારણ, કે જેને શ્રદ્ધા થઈ, નિષ્ઠા થઈ મહારાજ સ્વામીમાં, એ ગમે એ પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ સાવ કથળાઈ ગઈ હોય, તો એ જે શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય, એને કાંઈ બાકી રહે નહીં। એ તો એમ જ માને કે મહારાજની ઈચ્છાથી મને આવી રીતે આર્થિક સ્થિતિ ની નબળાઈ એ બધું કર્યું છે, પણ મારામાં કંઈ ખામી નથી એ રીતે। પછી શ્રીમાં બોલજી, જે શ્રદ્ધાવાન પુરુષ હોય, એક તો શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે, શ્રદ્ધા હોય અને સાચા સંતનો સંગ મળે, અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, પછી એમના વચનને વિશે શ્રદ્ધા પણ જોઈએ, એમને વિશે શ્રદ્ધા હોય બરાબર, પણ એમના વચનને વિશે શ્રદ્ધા ના હોય તો એ બધું ઘણું કાચું કપાઈ જાય। જે શ્રદ્ધાવાન પુરુષ હોય તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સ્વરૂપે પ્રગટ થઈ આવે છે। આ બધા સૌરી દિશામાં એનું પ્રયાણ થાય છે, પણ ક્યારે એક તો શ્રદ્ધાવાન પુરુષ હોય અને અને સાચા સંતનો સંગ મળે અને એના વચનને જે શ્રદ્ધાવાન થાય, આ ત્રણ મેળ હોય તો મહારાજ કહે કે એ સવરી દિશામાં પ્રયાણ કરે, તો એના હૃદયને છે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સ્તરે પ્રગટ થયા છે, અને કામ પ્રત્યે જે વિકાર તે બળી જાય છે। બે કામ થાય છે, એક તે આ બધા ગુણ પ્રગટ થાય છે અને કામ પ્રત્યે જે વિકાર છે બળી જાય છે, ભસ્મ થઈ જાય છે। અને જો કુસંગ મળે અને કુસંગીના વચન વિશે શ્રદ્ધાવાન થાય અને અવરી બાજી કુસંગીનો સંગ થાય, કુસંગ અને જો કુસંગ મળે
કે કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને છે ગમે તેટલો વરસાદ મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ના હોય અને તે ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. જો ખાર ભૂમિ હોય એટલે એમાં કાંઈ થતું ના હોય, કાંઈ ઉગતા ના હોય, પણ જે સારી પેઠે વરસાદ વરસે તો કાંપ જે કાંપ ભેગું આવ્યા વડ પીપળના બીજ આવ્યા હોય એ એ મોટા ઝાડ થાય અને ખાર ભૂમિ તો ક્યાંય ધોઈ જાય અને ઉપરથી ઘણો લાભ થાય આપણને. તેમ જેના હૃદયના વિશે હવે મહારાજ આ બધી વાત કરીને આધ્યાત્મિકતા ઉપર આવે છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વ કયા જે સધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિશેષકનો અંકુર પણ ઉઠે એમ ના હોય ને તેને જો કુસંગ થાય, કુસંગ બહુ ખરાબ છે. કુસંગ બધું ધોઈ નાખે. તો ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું કર્યું હોય, માનસી ચેષ્ટા બધું બધું, પણ જરાક કુસંગ થાય જરાક એ બધું ધોઈ નાખે. કુસંગ એક શબ્દ એટલું બળવાન હોય છે. એટલે અને આપણે હૃદયમાં બધા કુસંગ જ છે, એ બે ભેગા થાય એટલે આપણે મધવાઈ બને. અને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તારૂપીઓ આવીને કામ ભરાય અને અવરું બધું થાય, અવરી ગાડી ચાલે. પછી તે કાંપમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. ટૂંકમાં શ્રીજી મહાની આજ્ઞા છે. હવે આમાં ડાપણ કરવાનું, પોતાની બુદ્ધિ લડાય ખરડાય. ચોખ્ખી વાત કરી છે, ગમે હોય ગમે હોય બુદ્ધિશાળી હોય પણ કુસંગનો એટલો ભારે છે, જરા કુસંગનો વાયરો અડી જાય તો બધું ધોઈ નાખે તમારે. એટલે કુસંગ શ્રીજી માં પોતે આજ્ઞા છે, આજ્ઞા કરી છે, એટલે કુસંગ તો કરવો જ નહીં. અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારી ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. હવે સ્વભાવ તો કેટલા અઘરા છે. હવે આ બધી અને સત્સંગમાં સ્વભાવ જ નડે છે તમને. તો મહારાજ કહે કે સ્વભાવ નાશ પામી જાય એટલે એટલું આ સત્સંગમાં બળ છે. અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય, આપણે તો કોઈક સ્વભાવ નહીં, આપણે તો ઢગલા બનશે, ગોડાઉન છે સ્વભાવનો. હવે એ બધું ભરી જાય. અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારી ટાળે. સમજી વિચારીને ટાળે, એમને એમ ના ટાળે. એની એના ઉપર જેમ ચાળ રાખવી પડે કે આ મારામાં આ સ્વભાવ છે. એ સ્વભાવ પહેલાં સ્વભાવ તો ઓળખે, એ ઓળખાય નહીં સ્વભાવ તો બધી ક્યાં વાત રહી. તો જો આ સત્સંગ મળ્યો છે એમાંથી કામ કાઢી લેવાનું છે. મોક્ષ થઈ જાય
એવું કામ સત્સંગમાં છે. પણ આપણે આટલું બધું હોય છે, વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો એ સ્વભાવ ટળતા નથી. તો બધી આપણે તપાસ કરીએ ક્યાં મારે ખામી છે, કોઈ કઈ વાતની ખામી છે. નહીં તો આ સત્સંગ જો મહારાજે વાત કરી અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવ નાશ થઈ જાય, નાશ થઈ જાય એટલે ઊભું જ ના રહે સ્વભાવ. આટલી બધી પ્રાપ્તિ થાય પણ આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ, જન્મો જન્મથી સત્સંગ કરી પણ સ્વભાવ ટળતા નથી. તો આપણે ધરખમ અંતરદૃષ્ટિ કરવાની છે. પહેલાં તો ખપ જોઈએ, ખપ વિના કાંઈ ના થાય. ખપ મારે ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી કરવા છે અને મારે મોક્ષ જોઈએ છે, બીજી કોઈ ઈચ્છા ના હોય એવી રીતે ખપ જોઈએ તો પછી કામ આગળ ચાલે. નહીં તો ખપ ના હોય તો કાંઈ ના બને. ખપ ખપ જ ના હોય તો બધી ગાડી બધી અટકી જાય, ઓલો ઝાંપો બંધ હોય ને રેલવે એવું થાય. તો ઝાંપો તો ખુલી જાય થોડી, પણ તમારો ઝાંપો તો બંધ જ રહે, બંધ જ રહે, ખુલે જ નહીં એવું થાય. પણ અને વળી પોતામાં કોઈક સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારી ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. પણ મૂર્ખાઈ એ કરીને ગમે તેટલા ઉપાય કરે તો ભૂંડો સ્વભાવ ટળે નહીં. બીજા મહારાજજી જે બતાવે ઉપાય એ ઉપાય કરે તો સ્વભાવ નાશ થઈ જાય, નાશ એટલે ઊભું જ ના રહે. અને બીજા બધા ઘણા ઉપાય કરીએ સ્વભાવ ટળવા માટે. પહેલાં સ્વભાવ ઓળખાય નહીં, પછી સ્વભાવ ક્યાં આગળ વાત છે. સ્વભાવ ઓળખાય પછી વાત છે. તો આ સત્સંગમાં જ આ સ્વભાવ ઓળખાય. બીજે કોઈ જગ્યાએ કાંઈ બીજાને ગતા ગમન નથી સ્વભાવની. પણ મૂર્ખાઈ કહીને ગમે તેટલા ઉપાય કરે તો એ ભૂંડો સ્વભાવ ટળે નહીં. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે અને કાં તો રૂએ અને કાં તો કોઈક સાથે વઢે અને કાં તો ઉપવાસ કરે. એ ચાર પ્રકારે કહીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. દુનિયામાં કેટલાય આપઘાતના કેસ એ છેવટે કાંઈ ઉપાય જડે નહીં એટલે મરે પણ ખરો. પણ એ તો દુનિયાની વાત છે. આપણા સત્સંગમાં પણ આવી રીતે થાય કે જો આ ચાર ઉપાય છે. એક તો મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય તે કાં તો સૂઈ રહે બસ અને કાંઈ સૂજે નહીં એટલે તમો ગુણમાં સૂઈ જ રહે, ને કાં તો રૂએ રોયા કરે કે અને કાં તો કોઈક સાથે વઢે અને કાંઈ કોઈ સાથે અમથો અમથો વઢે, કોઈ કારણ વગેના અમથો અમથો વઢે અને કાં તો ઉપવાસ કરે. ઉપવાસ બહુ તમો ગુણ વ્યાપી જાય એ ઉપવાસ કરીને બેહી રહે અને ઉપવાસનું ફળ મળે નહીં. રાજીપાની ઉપવાસ જુદો છે અને આ ઉપવાસ જુદો છે. આ ઉપવાસ તો એને ખુવાર કરે. એ ચાર પ્રકારે કંઈ મૂંઝવણ ટાળવાનો ઉપાય કરે અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળવાનો ઉપાય છે.
પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં, સ્વભાવ પણ ટળે નહીં. સ્વભાવ ટાળવાની વાત છે, એટલે સ્વભાવનું દુઃખ એ પણ એને રહે, એટલે બેમાંથી એક એક કામ થાય નહીં. એ રીતે મૂર્ખને શોક ટાળવાનો ઉપાય છે, પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં, સ્વભાવ પણ ટળે નહીં. અને સમજીને ટાળે તો દુઃખનો સ્વભાવ એ બે ટળી જાય. સમજીને, સમજણ બહુ મોટી વસ્તુ છે. સમજણે કહીને અખંડ સુખી રહેવાય, તમારે અખંડ એવી સમજણ કરી હોય, ભગવાન કરતા છે, ભગવાન કરતા જ બાનીને જે સ્વભાવ ટાળવાનો બહુ મોટો ઉપાય છે. ભગવાન ઉપર છોડી દે અને આપણું ડાપણ ના કરે, આપણી બુદ્ધિ ના ચલાય, પણ ભગવાન કરતા છે એટલે બધું મારું સારું જ કરશે. જે હશે ગમે એવું દુઃખના દાડા તો ભગવાનનું ઉપર છોડી દે તો ભગવાન મારું સારું જ કરશે. એ ચાર પ્રકારની મૂંઝવણ ટાળવાનો ઉપાય કરે. અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળવાનો ઉપાય છે, પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં, સ્વભાવ પણ ટળે નહીં. ને સમજીને ટાળે, સમજીને દોરો ઘૂંચી ગયો હોય તો એને ગમે એમ ખેંચા ખેંચ કરીને એ વધારે ઘૂંચાય, પણ ધીમે ધીમે ધીમે સમજીને ઉકેલે, ઉકલી જાય. તો મહારાજ કહે કે આ સમજી સમજણ હોય, સમજીને ધીમે ધીમે ધીરજ રાખવી પડે, એક સામટો ના ટળે, પણ ધીરજ રાખીને અને આ સમજી વિચારીને આ દુઃખ ટળે, સ્વભાવ પણ ટળે. અને સમજીને ટાળે તો દુઃખને સ્વભાવ એ બે ટળી જાય છે. માટે સમજવું હોય તે સુખી થાય છે. કોણ સુખી થાય છે? માટે સમજવું હોય તે સુખી થાય, એટલે એની આપણી સત્સંગ બધી ઘણી બધી કલમો છે. સુખી સુખ આપણે વૈરાગ હોય, વૈરાગને લીધે અમે સાંખ્ય વિચાર અને યોગની બધી આ બધી કલમો છે. અને છેવટે સર્વોપરી ઉપાય તો મારા જ કરતા છે, અને જે કરે મારું સારું જ કરે છે, ભલું જ કરશે, એ સમજણ હોય તો બધું. આવી સમજણ હોય તો મહારાજ કહે કે માટે સમજવું હોય તે સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલી જાય, અગ્નિના ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. વીજળી વાદળામાં જ રહે છે, મેઘ ભર પેલા એમાં પાણીમાં જ રહે છે, પણ વીજળી હોય તો એ ઓલાતો નથી. અને બીજું બધું હોય એ જરાક વરસાદ પડે બધું ઓલી જાય. તેમ સમજાયના ગમે તેટલા ગમે તેટલો વૈરાગ હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કહીને સર્વે નાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિના જેવી છે, તે થોડીક હોય વીજળીના અગ્નિના જેવી છે, તે થોડીક હોય

Iraku. Bruce, cijeni vas usnovac, pa napre. Ure, ure, krine, pasvan krije. Ane, djenu marmu se samasta nahi. Gatpuri vichan karva nikrta santo ne, shiri vaad karta kai, santo ek bijanu bhaar rakho. એક પેર ભાર રાખે ઘણું મોટું કામ થાય. એને પોતાને પેલી વ્યક્તિને ખબર ના પડે કે શું કરી રહ્યો છે, પણ મહારાજે એમાં આખી ચાવી આપી દીધી. સંતો એક બીજાન ભાર રાખે, વચન માનવું, તુચ્છ વચન કદી ના બોલવું. બધા મારે સંતો માટે નહીં, બધા સત્સંગી માત્ર માટે તુચ્છ વચન કદી બોલવું નહીં. હલકા વચન બીજાને ઉતારી પાડે, બીજાનું ખોટું દેખાય, એવા વચન બોલવા જ નહીં. સત્સંગીની રીત જ નથી. સત્સંગ સત્સંગમાં પગ પડ્યો એને આ બધું ટીમ છોડવા દે. તમે ટેવ પડેલી છે અનંત જન્મથી, એટલે સહેજે ધ્યાન ના રાખીએ તો આ વચનો ભૂલી જાય. પણ મહારાજે ઘણું મોટું રહસ્ય આપી દીધું. સાધુમાં શુભ ગુણો અનંત રહ્યા છે, તેમાં એક મુખ્ય ગુણ નિર્માણી પડવું છે. જો નિર્માણ તો બધાએ થવાનું છે, ગ્રસ્ત ત્યાગી હોય બધાએ નિર્માણી તો થવાનું. નિર્માણી પણ ચાવી છે, શ્રીજી મહારાજની ચાવી રાખી છે. અને જે સાધુ છે, જે આવી ચાવી હાથમાં હોય એ સાધુ છે. ભલે ગ્રસ્તના કપડા હોય બધું, પણ એ સાધુ જ કહેવાય. તો મુખ્ય ગુણ નિર્માણી પણ છે. નિર્માણી પણ એકડો છે, નિર્માણી પણ એકડો છે. હવે હાથ જોડીએ અને પગે લાગીએ એ નિર્માણી પણ નથી, એ તો ઉપર ઉપરનું છે. નિર્માણી પણ જો આપણે તમે આ માર્ગે ચાલ્યા છો તો થવાશે. પણ નિર્માણી પણ બહુ ઊંડી વાત છે. આ ગુણ પ્રગટ વિના નિશ્ચય વિના ફળીભૂત થતું નથી. એક ભગવાનને સંતો મળવા જ જોઈએ, એ વિના કાંઈ થાય નહીં. કાંઈ તમે ગમે એટલા માથા કરો કે સાધન કરો, હું યા નીચા થાવ, બધા ગુણો જે હોય એ બધાને દાબી દે છે. આ ગુણ પ્રગટ હરિના નિશ્ચય વિના ફળીભૂત થતો નથી. હરિજનનું મહાત્મા જાણો, આપણે એમાં બહુ ખામી હોય છે. હરિભક્તનું મહાત્મ જાણવું, પોતપોતાના મહિમા જાણે છે, પણ બીજા તમારા સમકક્ષ હોય એનું મહાત્મ જાણવું બહુ કઠિન છે. ગમે એટલું થાય ને તો મહાત્મ જાણવું, અને મહાત્મ જાણાય તો કામ થઈ જાય, એકાંતિક ભક્ત થઈ જાય, શ્રી માના ચરણમાં બેસી જાય. હરિનો મહાત્મા જેવું જ હરિજનનું મહાત્મા જાણો, એ મુક્તાન સ્વામી પણ કહ્યું છે. હરિજનનો મહાત્મા હરિજન જેવું જ જાણો, હરિના મહાત્મા જેવું જ હરિજનનું મહાત્મા જાણો, એમાં બહુ ખામી આવે. એને લીધે આ બધી કજ્યો કંકાશ મારું તારું ઝઘડા ઝઘડી બધું થાય છે.

ಹರಿಜನ್ನು ಮಹತ್ವ, ಹರಿಜನ್ ಮಹತ್ವ ಈ ಅಪ್ರಾಜೀವ ಮಹಿಮಾ ಜಳ ಇವು ಹರಿಭಕ್ತನು ಮಹಿಮಾ ಜಾಳು. ಹರಿನ ಮಹಾತ್ಮ ದೇವ ಹರಿಜನ್ನು ಮಹಾತ್ಮ ಜಾಳು. ಕೊಯ್ ಏಕ್ ಹರಿಜನ್ನಿ ಓಟ್ ಲೈನ್ ಹರಿನೋಪಾರ್ ಮಹಾತ್ಮಕ್ಕೆ ಬೀಜ ಹರಿಜನ್ನು ಘಸಾತು ಬೋಲೆ ತೆ ಸತ್ಸಂಗ ಮಹಾಕುಸಂಖ್ಯೆ ಅಂದರ ಅಂದರ ಪನ್ ಮಹಾತ್ಮ ಜಾಳು ಪನ್ ಆಪ ಏಕ್ ಜನ್ನಿ ಓತ ಲೈನ್ ಘಣ ಮಹಿಮಾಕ್ಕೆ ಮಹಿಮಾ ನೀ ತಮಗೆ ಲಾಗೆ ಪನ್ ಬೀಜಾನು ಘಸಾತು ಬೋಲೆ ಬೀಜಾನು ಹೀನು ಬೋಲೆ ಬೀಜಾನು ಉತ್ತಾರಿ ಪಾಡೆ ಎ ವಚನ એ મહિમા છે જ ને મારા જે સામેથી કોઈ એક હરિજનની ઓટ લઈને હરિનું અપાર મહાત્મ કહે અને બીજા હરિજનોનું ઘસાતું બોલે તે સત્સંગ મહાકુસંગ કુસંગની મહાકુસંગ એટલે એની પાસે ઊભા ના રહો જે આવે એક જણનું ખૂબ મહિમા કહે અને બીજાનું ઘસાતું બોલે એની પાસે ઊભા ના રહેવું એ ઝેર તમારામાં રેડી દે. કોઈ એક હરિજનની ઓટ લઈને હરિનો અપાર મહાત્મ કહે સીધી મારનો હરિભક્તની સીધી મારનો અપાર મહિમા કહે ભગવાન. એ તો ઈષ્ટદેવ છે આપણે એમનું ભજન કરવા બધું પણ એ મહારાજને કપે નહીં એવી રીતે જાણે. ભગવાનનો મહિમા ગમે એટલું હોય પણ જો હરિભક્ત ઘસાતું બોલતો હોય તે મહાકુસંગ છે સત્સંગમાં. કોઈ એક હરિજનની ઓટ લઈને હરિનો અપાર મહાત્મા કહે અને બીજા હરિભક્તનું ઘસાતું બોલે તે સત્સંગ મહાકુસંગ છે. આવું બધું ચાલતું હોય છે. આપણા હેતવારા હોય એનો મહિમા કહીએ અને બીજાને મહિમા ના કહે તો વાંધો નહીં પણ ઘસાતું બોલે એ તો નકામો છે આમ છે તેમ છે. હરિનો અપાર મહાત્મા કહે અને બીજા હરિજનોનું ઘસાતું બોલે તે સત્સંગ મહાકુસંગ છે કુસંગની મહાકુસંગ. એવા મલિન આશયવાળાને બોલીથી ઓળખો અને તેનો ત્યાગ કર્યો. એટલે હરિનો મહાત્મા કહે છે, શ્રી હરિનો મહિમા કહે છે, અપાર મહિમા કહે પણ મારા હરિભક્ત ઘસાતો બોલતો હોય એની છાયામાં ઊભા રહ્યો એ બધું તમારું જીવન બગડે તમારું બધું સત્યાનાશ કહી નાખે. એવા મલિન આશયવાળાને બોલીથી ઓળખો. એમાં ભોર પણ ન રાખો. એ તમારો ભાઈબંધ છે એટલે એનો ગુણ લેવો, બરાબર ગુણ લેવો, પણ બીજાનું ઘસાતું બોલે એ પ્રકારનું જીવન હોય એ તમારે રાખવું. કુંડળમાં શ્રીહરિ સંતોને કહે, જેમ જેમ પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય તેમ તેમ નમ્રતા આવે છે. આમ આમ ન થાય, નમ્રતા આવે જેમ જેમ પોતામાં ગુણ આવે. વધારે નમ્ર થાય, વધારે નમ્ર થાય. કુંડળમાં શ્રી સંતોને કહે, જેમ જેમ પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય છે તેમ તેમ નમ્રતા આવે છે. આ નિશાની છે એમ તમે ખરેખર નિર્માણી છો કે નહીં. તે જેમ જેમ તમારા ગુણ આવે એમ વધુ ને વધુ નમ્ર થવું. ઘટમાં પ્રાણ હોય લો
છેલ્લે શ્વાસ સુધી ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી, ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માણીપણું સૌએ રાખો. બધાની આજ્ઞા, હોલસોલ આજ્ઞા કહી મારી કે તમે ઘટમાં પ્રાણ હોય, છેલ્લા શ્વાસ ગણતા હોય તો ઘટનો પ્રાણ ત્યાં સુધી નિર્માણી પણ સૌએ રાખો. જો આ મોટો ગુણ છે, ભારે ગુણ છે, અને શ્રીજી મહારાજની પાસે લઈ જાય આ ગુણ છે. શુકજી અને જળ ભરતના ગુણ હૃદયમાં વિચારવા અને ધારવા અને પછી એ પ્રમાણે વર્તું. શુકજી સંકાદિક બધા મોટા મોટા સંતો થયા. આથી પવિત્ર જીવન અને એવું એવા બધા ગુણ, એવા ગુણ વિચારવા ધારવા એ પ્રમાણે વર્તું. સાધુપણું ત્યારે કહેવાય જ્યારે તેમાં નિર્માણીપણું આવે. ભગવા પહેર્યા એટલે સાધુ ન થયા કે એમાં ગુણ આવે. પછી દોરે લુગડા કે કાળા લુગડા હોય, ગમે લુગડા, એની આ તો ઉપરનો વેશ છે. અંદરનું તંત્ર કેવું ચાલે છે એના ઉપર આધાર છે. ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને શેરીએ ધર્મપુરની વાત કરતા કહ્યું, જેટલું નિર્માણીપણું તેટલી ભગવાનની કૃપા થાય. આપણે બધા કૃપા માગીએ છીએ, બરાબર વાત સાચી છે, કૃપા માગવી જોઈએ. પણ મારે કે ઓટોમેટિક તમારે જેટલું નિર્માણીપણું હોય તેટલું ભગવાનની સમીપે રહો અને ભગવાન તો વસે. ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને શ્રી ધર્મપુરની વાત કરે, જેટલું નિર્માણીપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માણીતા જેવી કોઈ મોટી નથી. નિર્માણીપણું એ બ્રહ્મનો ગુણ છે, ભગવાનનો ગુણ છે. પણ નિર્માણીપણું ના આવે ત્યાંથી ગુણો કલંકરૂપ છે. હવે બધા ગુણો હોય, સારા સારા ગુણો હોય, પણ જો નિર્માણીપણું ના આવે તે કલંકરૂપ, એટલે નક્કામાંથી બહુ ઉતરતું કે નિર્માણીપણું હોય. એક એક ગુણ ખૂણે ખાંચરી હોય એ પણ એમાં એ ગુણ આવે. નિર્માણીપણું 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માણીતા છે. એ ગુણ જઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે, એ બીજા લોકમાં થતા નથી. એ 14 લોક છે, એ કોઈમાં ભગવાનનો અવતાર થાય નહીં. પણ આ ગુણ પૃથ્વી ધારણ કરી છે નિર્માણી પણ, તો ભારત કે ભગવાન ત્યાં જ અવતરે છે. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. જે હરિજન ભૂમિ જેવા નિર્માણી રહે છે તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. હરિજન સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 48મું વંદુના કીર્તનનો સંતના મધ્યમાં જન્મ ધરવાનો. સ્વામિનારાયણ હરે. સંવત્સર 1880ના મહામધી 14મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની વસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસી નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી. સંતો કેટલા ચોકસાઈવાળા, કંઠી નવીન કંઠી મારે બદલી હશે કોઈ કારણસર, તો એ નોંધ કરી સંતો. સંતોએ તો બહુ એક શરીરમાં તિલ કેટલા છે બધું નોંધ કરેલું છે, તો
આમાં તો કંઠી તો બહુ મોટી વાત છે. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ પ્રેમાન સ્વામી ભગવાનના ધ્યાન અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમાં જ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તન સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે. માટે સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જો તરત રોકડું ફળ મારે ઉધારા રાખ્યા નથી, જે એમની ભાવના એટલી શુદ્ધ હતી પ્રમાણ સાહેબ, એને એવા અંતરથી કીર્તન ગાયું, મહારાજને ખૂબ ગમ્યું. બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે. માટે સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસના યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો છે, એટલે અક્ષરધામમાં જ બેઠો છે. આવી રીતે ચિંતન હોય, ભગવાન બીજું શું કરવાનું છે? બીજું બધું તો ગપ છે. બીજું બધું આ આધ્યાત્મિક માર્ગમાં શ્રીજી મહારાજ જે માર્ગ ચિંધ્યો છે એમાં એવી પ્રાપ્તિ, એવી મોટી પ્રાપ્તિ થઈ છે કે આ બધું ઓગરી જાય, કામ ક્રોધ લો બધું ઓગરી જાય. અને તમે પ્રાપ્તિના કેફમાં ભગવાન મળ્યાના કેફ, સત્પુરુષ યોગી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજ મળ્યાનો કેફ કેટલો બધો હતો. તો પછી ભગવાન તો એમના દ્વારા વિચરે છે, એનો કેફ તો કેટલો બધો હશે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજ જ થાય છે. ખાવું પીવું શું બેસવું એ તો દેહ છે, એટલે દેહના સંબંધી બધી ક્રિયા દેહ આપણે સાચવીએ છીએ, પણ એની મેરે પણ સચવાય છે દેહ. એટલે અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે એ તો કૃતાર્થ થયો છે, ધન્ય છે. કેટલા મોટા ભાગ્ય છે કે આવા ભગવાન સ્વરૂપરી ભગવાન જે ક્યારે મળ્યા નથી અને આપણને મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, એટલી મોટી પ્રાપ્તિ થઈ છે. એટલે એના કેફમાં બધા હરિભક્તો પણ કેટલી અલમસ્તાઈમાં રહ્યા છે. એટલે અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતી થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. એટલે મહારાજે મુદ્દો કહી દીધો કે આ બધું મૂકીને બીજા બધા ચિંતન આડાવરી ચિંતન કર્યા કરો છો અને સમય બગાડો છો, આવા ભગવાન મળ્યા એક મિનિટ એક સેકન્ડ બગાડવા જેવી નથી, એવા સંત મળ્યા છે, એવા ભગવાન એવા સત્પુરુષ મળ્યા છે. એટલે સીધા ભગવાનમાં જોડાઈ જવું, બીજું વચ્ચે આરું અવરું કંઈ આવવા દેવું નહીં, સીધા. અને બધી અને શાસ્ત્રી મહારાજે બધું ચોખવટ કરી હતી. ભોજાસનમાં આવી બિરાજ્યા તે તો ગર્ભ
ઉપાસનામાં ગરબડ ગોટા તે તો થયું ચોખ્ખું ચમ. શાસ્ત્રીમાં એટલે આપણે ખાલી ભગવાન ભજવાનો વિશ્વાસ રાખીને ભગવાન ગમકાવ યોગી વાગે મારા મારા ગમકાવ એ મારા ગમકાવી એ રીતે યોગી વાત કરતા કેફમાં અલમસ્ત કેફમાં એ વાત કરતા છે. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ના શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્ય પડી રહ્યું. શાસ્ત્રીમાં યોગીઓ પણ પ્રમુખ સાહેબ મને મળ્યા એને મધ્ય પડી રહ્યું એટલે વિશ્વાસ હોવું જોઈએ. અને તમે ગમે ક્રિયા કરો બધું બધું લેખે લાગે. અને આપણે હરિભક્તો છે એટલે શુભ ક્રિયા થવાની છે, શુભ ક્રિયા થવાની તો હરિભક્ત ના કહેવાય. એટલે શુભ ક્રિયા કરીને ભગવાનનું ચિંતન કરીને અલમસ્ત આનંદમાં રહેવું અને ધર્મ જ્ઞાન ભક્તિ યુક્ત એવા જે સાધુ તેના મધ્ય પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનો નિમિત્ત તો નથી. કારણ કે નિર્વાસનિક છે, વાસના છે એ તમને ખેંચી લાવે છે. પણ આપણે તો નિર્વાસનિક થઈ ગયા છે એટલે કોઈ નિમિત્ત મહારાજ પોતે વાત કરે એમાં કોઈ નિમિત્ત નથી દેહ ધર્યાનો. પણ આપણા માટે જ દેહ ધર્યો છે, આપણા માટે આપણે મોક્ષ કરવા માટે કહ્યું છે બધું. એટલે આપણે પણ એવા સાવધાન રહીને ભગવાન તરફ જ દ્રષ્ટિ રાખવાની છે. આ દેહને મૂકશો પછી કોઈ રીતનો જન્મ થવાનો નિમિત્ત તો નથી. તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જ જન્મ ધરો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તો તે કાળ કર્મને માયાના પાસ થકી મુકાયો છે. એટલી મોટી વાત, જબરજસ્ત. કાળ કોઈને છોડે નહીં, આખા આનંદ કોટી બ્રહ્માંડમાં ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધા કાળના ઝપટમાં આવેલા છે. અને આપણે સહેજે કંઠી ધારણ કરી અને સહેજે કાળના પાસમાંથી પંજાબથી મુકાઈ ગયા. અને કાર કર્મમાં આ એક એક બળિયા છે એ બધા, આને લીધે તો આપણે કંઈ કરી શકતા નથી. પણ આ ત્રણમાં જે એનાથી મુકાયો એ તો મહારાજના ચરણમાં જ બેસી ગયો. અને સ્ત્રી પુત્ર ને ધનાધિક પદાર્થ તે તો જે જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે. આ વસ્તુ સુલભ છે, દુર્લભ. અને આપણે દુર્લભ માનીને એ માર્ગે આળાવ્યા થયા છે એ પાછા આપણે ટ્રેકમાં આવી જવું અને ભગવાન સિવાય બીજા કોઈ ઈચ્છા રાખી નહીં. ભગવાન વિના બીજું બધું મહાભૂલ્યો છે એ મહારાજ કહે. અતિશય ભૂલ્યો જાણો, અતિશય ભૂલ્યો નહીં, અતિશય ભૂલ્યો જાણો. અને સ્ત્રી પુત્ર ને ધનાદિક પદાર્થ તો જે જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે. સ્ત્રી પુત્ર ધનાદિક પદાર્થ જે જે યોનિમાં જાય છે તે સર્વમાં. પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને શ્રી વાસુદેવ ભગવાનનો સાક્ષાત્કાર દર્શન અને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. આ દુર્લભ છે જે આ સત્સંગ તમે કરો છો. સત્સંગમાં મન દઈને સાચું માનીને બધું પુરવાર થઈ ગયું છે. આપણા માટે ખાલી આ ભજન જ કરવાનું છે. માટે જેમ વિષય જેને પંચ વિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે તેથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વ હરિભક્તમાં મુખ્ય છે. બધા
સ્વરૂપે જે ભગવાનનું ચિંતન થતું હોય તો બીજું શું રહ્યું. એટલે રામ મહારાજ કહે કે એ પણ સત્સંગમાં મુખ્ય છે, અને એ તો સરે હરિભક્તમાં મુખ્ય છે. અને એ ભક્તને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. આપણે ખાઈએ પીએ ઉઠીએ ફરીએ બધું, પણ ભગવાન બધે રાખ્યા છે એટલે ભગવાન સંબંધી જ બધી ક્રિયા થતી હોય. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુની સુખદાયી જાણે જ નહીં, એ રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. આવા આવા આપણે હજારો હરિભક્તો થયા છે. સાચી વાત છે, કંઈ ખોટી વાત નથી. અને એવા ભક્તો તૈયાર થઈને અને એને લીધે આ સત્સંગ ચાલે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત છેલ્લાનું 27મું. કોઈ જાતની આઠી ન પાડ્યાનું. આપણે સહેજે સહેજે આઠી પડીએ, કોઈ સાથે ન બને આઠી પડે એ તો બરાબર છે, પણ મનમાં કોઈ માટે શંકા રહે તો એ આઠી પડે. આઠી તો ઘણા પ્રકારની છે, પણ મહારાજ જે વાત કરે છે એ મુખ્ય વાત કરે છે. સ્વામિનારાયણ હરે. સંવત 1385ના કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મંદિરે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરે વિશે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ હતા. દેશ દેશના હરિભક્તિ સુભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી દે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચમાં એ પંચ સંબંધી જે સુખ, તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેને વિશે રહ્યું છે, તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય ને બીજા સ્પર્શાદિક ચાર વિશે તેનું સુખ પણ પ્રાપ્ત થાય. તે એક જ સમયને વિશે થાય છે. આપણે તમે આંખથી જુઓ તો કાનથી કાનને સુખ ના આવે, અને એક પાંચ ઇન્દ્રિયો એક જ ઇન્દ્રિય કામ કરે એકનો જ સુખ આવે. પણ ભગવાન સંબંધી જે સુખ છે એ આંખથી જુઓ તો કાનને સુખ આવે, જીભને સુખ આવે, બધાને સુખ આવે. એ અલૌકિક વસ્તુ છે, એ તો આપણા હાથમાં. જો આ લોકો સત્તર ડાયમેન્શન કહે છે, એટલે આપણે કોઈ વસ્તુ જોતા હોઈએ તો બીજી બધી પાછળ દેખાય નહીં, પણ એ 17 ડાયમેન્શન આ લોકો શોધ્યું છે. એ બધી રીતે કરે છે, પાછળ જોઈ શકે, આગળ જોઈ શકે. એ એક જ વ્યક્તિની વાત છે. હા, તો 17 ડાયમેન્શન એટલે તમે ખાલી સામેથી જુઓ, એ બીજે નીચેથી જે બધી બધી રીતે જોઈ શકે. તો આ તો ભગવાનનું સુખ છે, એમાં તો કેટલાય ડાયમેન્શન હોય તમને દેખાય નહીં.
આપણે તો જે સામે જોઈએ એટલે આપણને આ ખ્યાલ ના આવે આ વસ્તુ કેવી છે. પણ મહારાજ શ્રીજી મહારાજ કહે એ ગપ્પા મારતા નથી, એ જેવું છે એવી રીતે વાત કરે છે. એટલે પહેલાં તો સ્વીકારવી પડે કે જે મહારાજ વાત કરે છે એ સાચી છે. એ આપણને સમજાતું નથી પણ વાત સાચી છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય સંબંધી જે સુખ તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ એક સ્થળને વિશે તે એક સ્થળને વિશે રહ્યું છે. ભગવાનની મૂર્તિ છે એ બધું જ રહ્યું છે, મૂર્તિને વિશે રહ્યું છે. મહારાજ વાત કરે છે માં વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ જોઈએ એ તો આપણે મહારાજ વાત આપણને દેખાય નહીં એટલે મહારાજે ડીંગ ઠોકી છે એવું બધું થાય. પણ પહેલાં વિશ્વાસ રાખો જે મહારાજ વાત કરે છે શબ્દે શબ્દ આપણને સમજાય ના સમજાય વાત જુદી છે. પણ મહારાજના આ મનુષ્યનું આ 17 ડાયમેન્શનની વાત કરી એ બધું જોઈ શકે છે આગળ પાછળ બધું. તો શ્રીજી વાત સત્ય કૈવલ્ય મૂર્તિ છે એ તો બધું જ જાય, બધું જ જાય. પણ હરિભક્તોને એ ભગવાનની મૂર્તિનું સુખ ઉપર લઈ જવું છે એ વાત કરે, એટલી જ વાત કરે છે, વધારે નથી કરતા. તમને જેટલું સમજાય અને પંચ વિષયના સુખમાંથી ભગવાનના ભગવાન સંબંધી વિષય ઉપર કૂદી પડો એ જ મહારાજને એટલું જ હેતુ છે. અને બીજા માઇક જે પંચ વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું જે સુખ પ્રાપ્ત થાય, બીજા સુખ બીજાનું સુખ બીજાનું ના થાય. માટે મહારાજને જે વાત કરી છે માટે માઇક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ. જો ભગવાનનું સુખ મૂર્તિનું સુખ અલૌકિક દિવ્ય અને અવિનાશી અને એની સામે આ વિષયનું સુખ તમે ગમે એટલા ફાઇન વિષય વિષય ભોગવતા હોય તો મહારાજ એની વાત કરે અને તે સુખ તુચ્છ નાશવંત અને અંતે અપાર દુઃખનું કારણ છે. અપાર દુઃખનું કારણ આપણે તો મજા પડી જાય અને એમાંથી ઊંચકીને ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે જ નહીં વિશે. પણ મારા અપાર દુઃખનું કારણ છે શ્રીજી માના શબ્દો છે, જેવા તેવા નથી. અપાર દુઃખનું કારણ છે. જો મહારાજ ટૂંકમાં આપણને કહે છે કે આ વિષય વિષયનું મૂકીને ભગવાન સંબંધી સુખ ઉપર આવી જાઓ તમે, એટલું જ મહારાજને કહેવાનું છે બીજું કંઈ. માટે માઇક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ ને નાશવંત ને અંતે અપાર દુઃખનું કારણ છે. હવે આપણે સમજાય નહીં પણ ભગવાનનો વિશ્વાસ રાખીને, દ્રઢ વિશ્વાસ રાખીને અને આપણે ભગવાન સંબંધી સુખમાં કૂદી પડવું. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે, એક જ બધું બધા ઇન્દ્રિયોનું સુખ પ્રાપ્ત થાય છે. અને ભગવાન તો અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળ મહાલોકિક અને આ તો અપાર દુઃખનું કારણ બતાવ્યું છે.

વિષયને સુખ જે આપણે ચમચમ બધું મજા કરીએ પરદુઃખનું કારણ છે. હવે વિશ્વાસ વગર સમજાયું જ નથી, ભગવાનમાં વિશ્વાસ. અને ભગવાનમાં તો સર્વિષય સુખ એક કાળે પ્રાપ્ત થાય છે, એ સુખ મહાઅલૌકિક, અલૌકિક નહીં મહાઅલૌકિક અને અખંડ. અરે તું જ નહીં, અખંડ અને અવિનાશી છે દેવ. એટલે માન શ્રીજીમાંના વિશ્વાસ રાખ્યા વિના અને દ્રઢ વિશ્વાસ રાખ્યા વિના આ વસ્તુ બને જ નહીં. તમે આમનામ કાઢી નાખો, વાંચીને પતી ગયું. કેટલું બધું છે કે એટલે ભગવાન સંબંધી સુખમાં જંપ મારવું, વિશ્વાસ કરીને, એટલું જ મારે કહેવાય કે એ કઈ રીતે મહારાજ સહેલામાં સહેલો દ્રષ્ટાંત આપીને આ મહારાજે વાત કરી છે. એક તો પેલા મહાદુઃખનું કારણ છે અને મહાઅલૌકિક છે, ઓલા અખંડ છે, અવિનાશી છે, અનાશન છે, તુચ્છ છે. આટલો ભેદ પાડી મહારાજના વચન ઉપર આપી બુદ્ધિ કામ એવાના શ્રીજીમાંના વચન મહારાજે કહ્યું છે એટલે આપણે વિષય સુખને મૂકીને અને આપણે જે એ બાજુ ગતિ કરીએ તો એમાં એકવાર તો મારા માણસ સાચા છે, માણસ સાચા છે, માણસ સાચા છે એ રટણ રાખવું અને વિશ્વાસ વિશ્વાસ એમ કરીને પરાણે પણ આપણે આ વિષય સુખને છોડીને આ ભગવાન સંબંધી સુખમાં ડૂબી પડવું. અને શ્રીજી મહારાજ તો એ તો ભગવાન છે, એ કોઈનું બગાડતા નથી. આવી બધી વાત કરે છે તે આપણે કીટ કીડા હોય ને, કીડો વિષ્ટામાં આરોટે તેમાંથી કાઢીને મહારાજ ગુલાબના ફૂલ ઉપર મૂકવા માગે છે. આપણને ગુલાબ ચંપો ચમેલી એના ઉપર મૂકવા માગે છે. એટલે જ મહારાજને આપણે ભક્તો છે, ભક્તોને કંઈ કોઈ હિત અહિત કરે જ નહીં તો શ્રીજીમાં તો ક્યાંથી કરે. એ ભગવાન છે, એ તો મહાલૌકિક સુખ આપવા માટે કરે છે. તો આ એક જ કારણ છે, ભગવાનમાં વિશ્વાસ રાખીને અને આ સુખ પ્રાપ્ત કરવું છે એવું મનમાં રાખવું. કેટલું કેવું સુખ, મહા દુઃખનું કારણ અને અખંડ અલૌકિક અવિનાશી એવું સુખ. અને શ્રીજી મહારાજના વચન છે એમાં દ્રઢ વિશ્વાસ રાખીને આપણે પરાણે પણ આ સુખમાં, ભગવાનનું સુખમાં એમાં આપણે કૂદી પડવું. જબરજસ્તી મેં કંઈ એમાં લાભ જ છે, ખૂબ લાભ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે, તે સુખ મહાઅલૌકિક છે, અખંડ છે, અવિનાશી છે. તે સારું અમારે કહે, તે સારું જે મુમુક્ષુ હોય. મુમુક્ષુની વાત છે, બીજા તો કચરો કોઈ પૂછે નહીં, મુમુક્ષુ. અને અહીંયા સત્સંગમાં સત્સંગ જેને મળ્યો બધા મુમુક્ષુ છે, ભલે કાટ લાગી ગયો હોય બધું પણ મુમુક્ષુ છે. એ તો ભગવાનની પ્રાપ્તિ થાય જ નહીં. આ ભગવાન સંતની પ્રાપ્તિ કોઈ દેશ ના થાય, ઓર્ડનરી જીવને ના થાય. એટલે આપણે મુમુક્ષુ છીએ પણ કાટ બધો જારા ભાજી ગયા છે એ ભગવાન જ કરશે. એ ભગવાન પણ વિશ્વાસ રાખીને મંડવું પડે. તે સારું જે મોક્ષ હોય તેને માઇક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ પામે. જો એક બે પ્રકારની સર્વ પ્રકારે એક
ગટર છે એમાં શું મારાને કેવું છે, ગટરમાં શું શું મનું છે. એટલે આ ભગવાન સંબંધી જે સુખ છે મહારાજે તે સારું, જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ પામીને અલૌકિક સુખમાં એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેની સાથે સર્વ પ્રકારે જોડાવું. આ આપને આજ્ઞા છે બધાએ, બધાને મહારાજે કહ્યું કે આ રીતે તો સત્સંગનું સાર હાથમાં આવશે અને સત્સંગની મજા આવશે. નહીં તો બી તો આવન જાવન બધા ઠેલમ ઠેલા બધું ચાલ્યા જ કરે વર્ષોથી ચાલે. આ જન્મ પણ દિવ્ય સુખની પ્રાપ્તિ માટે જન્મ છે એ આ ઓર્ડિનરી રીતે તમે પસાર કરી નાખો, અબજ રૂપિયા પ્રાપ્તિ મૂકીને બે પૈસા ચાર પૈસાના સુખમાં આખું જીવન ખોઈ નાખો એ મહારાજને પોસાય. અને શ્રીજી મહારાજ પોતે ભગવાન છે, કેટલું દુઃખ થતું હશે કે આ બધા કીડામાં તો આ ભગવાન બધું મૂકીને આપણા માટે અહીં આપણા વચ્ચે રહ્યા છે. આપણે આપણે સુખ દુઃખ રહીને સહીને અને બધું આપણને સુખિયા કરવા માટે અને ગટરમાંથી કાઢીને ગુલાબ ઉપર મૂકવા માટે ભગવાન આવ્યા છે. તો આપણે આપણે પણ જો મુમુક્ષુ હોય તો એને આવા જ સમજાશે, તે જરૂર આના ઉપર વિચાર કરશે અને ભગવાનનું સુખ પામવા માટે પ્રયત્ન કરશે. સદાનંદ સ્વામી મહારાજ.

0: આ મશીન ચલાવવા માટે, આ મશીન જે મારું ચાલે છે અત્યારે હું બોલું છું, તે ચલાવવા માટે હવાની જરૂરિયાત છે કે નહીં? 5 મિનિટ હવા બંધ કરો, જેમ લાઇટ બંધ થાય છે, બીજું બંધ થાય છે, એમ 5 મિનિટ હવા બંધ કરો, પછી શું થાય? પછી આપણે બંધ થઈ ગયા, એ હવા કોણ આપે છે? હવે હવાનો ભાવ ગણો, અમેરિકાના રેટ મને ખબર નથી, ઇન્ડિયાના રેટ કહું તમને, એક એક દિવસના 1000 રૂપિયા થાય છે. ઓક્સિજન જો તમારે, થોડોક તો માણસ લેતો જ હોય છે, પણ જો અમુક થઈ ગયું સિલિન્ડર આપવો પડ્યો તો 24 કલાક ઓક્સિજનનો સિલિન્ડર આપે ફૂલ સ્પીડની અંદર, તો એને 1000 રૂપિયાનો ઓક્સિજન થાય. ભાઈ કેટલા વર્ષ થયા મારા? જેટલા સારું, તો એક દિવસના 1000 રૂપિયા એટલે મહિનાના કેટલા? 30,000, એટલે વર્ષના કેટલા? 3,60,000. 3,60,000 ને 68 ગુણી કાઢો, એટલા ભરો. અને એટલા શું કરવા? તમારી 1 વર્ષની ઉંમર થઈ ત્યારે 3,60,000 નો ઓક્સિજન લીધો, એ તમારા પિતાશ્રીએ બિલ ભર્યું છે, તે એને 6 વર્ષે ડબલ થાય. ભારતમાં જે ઇન્ટરેસ્ટ છે એક બેંક ઇન્ટરેસ્ટ, એની અંદર 6 વર્ષે ડબલ થાય, એટલે એને ડબલ કરો, પછી એ નથી ભર્યું એટલે એને ડબલ કરો, અને પછી બધા બીજા વર્ષને ડબલ કરો, અને પછી કરોડોમાં થાય ને. હવે તમે બોલો, આ બંગલો મારો છે, આ તો ખાલી ઓક્સિજનનું બિલ કયું, એવું તો ઘણું બધું છે. એટલે કોઈ અભિમાન રાખવાની જરૂરિયાત નથી, મમત્વ રાખવાની જરૂરિયાત નથી, બધું ભગવાનનું છે. તો આ સમજીને તમારી સગવડ પ્રમાણે આપજો, પણ આપતા રહેજો. અને આ બધા યુવાનો કેટલાક બેઠા છે અને વડીલોય બેઠા છે, ખોટા ખર્ચા ઓછા કરો, બંધ કરો, સર્વે કરો. આ બધાના જે બધા છે ને, આ બધા જે ખર્ચા કરે છે ને, એનો સર્વે કરો અને બધાને કહો, એને ફોર્મ આપી દો, આ આટલા ખર્ચા વ્યાજબી છે, આ તમારા ટેલિફોન લેવા દેવા વગરના ટેલિફોન કરે જ રાખે છે, કરે જ રાખે છે. અને પાછા બધા મંદિરમાં જ કરે રાખે છે અને સંતોની ઉગાડી દે છે. શું કરવા ટેલિફોન કરો છો? શું કરવાનું છે? અને આ ટેલિફોનમાં શું કરે? આ જે સર નાસ્તો કર્યો, લે નાસ્તા માટે ટેલિફોન આપ્યા છે, પણ કરે રાખો ટેલિફોન એવા ને એવા કરવાના, ટાઈમ બગાડવાનો, પૈસા બગાડવાના. અને પાછા કેટલાક તો છે ને, હવે આ સેલફોન આ તો મારા વાળા મોટરમાં રાખે છે, તે પાછા ગાડી ચલાવતા ચલાવતા કરે. એમાં એક જણ તો મારી સાથે ગાડી ચલાવે, અને પછી નંબર યાદ નતો, પણ ડાયરી ખોલેલા, મેં કહું ડાયરી બંધ કર, આ ધામમાં જવાની નિશાની છે. આ મને તો મહાકંટારો આવે, પેલો ટેલિફોન લેન મને આમ ત્રુજારી થાય, કા એક્સિડન્ટ કરશે હમણાં? થાય છે એક્સિડન્ટ, આ લોકો કહે છે કે નહીં કે બિયરની એક પ્યાલી પીને ટેલિફોન હાથમાં લેવો ગાડી ચલાવતા ચલાવતા, પણ આપણે ભૂલી જઈએ છીએ. આ બધા ધંધા આપણે કરીએ છીએ, આ બધા એક્સિડન્ટ થાય, પછી પોલીસ આવે ને, એમ્બ્યુલન્સ આવે ને, હેલિકોપ્ટર આવે ને, તમને કાલ ફોટામાં આવે. આ જીવન પૂરું કરવાનું, અમને આમ પૂરું થાય છે, માટે પાછા ભરો, ખોટા ખર્ચા બંધ કરો, ભગવાનને માટે કરશો તમને સંતોષ થશે. ભાવનાથી જે આપશો ને તો આ બધું કાર્ય થશે. તમે કર્યું છે, નથી કર્યું એવું પણ નથી, પણ કરવા જેવું જ આ છે. તમે વાંચો ને જુઓ લોકોએ કેટલું બધું કર્યું છે. મને એક ભાઈ મળ્યા હતા, એ ભાઈએ એની ટોટલ ઇન્કમ એના ધાર્મિક એની અંદર આપી દીધી, ટોટલ ઇન્કમ 100 out of 100, અને છતાં એનું ડિસિપ્લિન કેટલું ખબર છે? એના ગુરુની આજ્ઞા સિવાય એક પગલું નહીં મૂકવાનું. એના દીકરાના લગ્ન હતા, એને હું મળ્યો છું, એને મને એના સાથીદારો મને વાત કરેલી, તો દીકરાના લગ્ન હતા તો એના ગુરુને પૂછ્યું કે મારા દીકરાના લગ્ન મુંબઈમાં છે તો મને જવાની રજા આપો. ગુરુ કે કોઈ જરૂર નથી, અને ના ગયા. શું ગુરુનું વચન પારે છે! આ સત્સંગ આપણે કરીએ છીએ કે બીજા કરે છે, આ બધું જોજો દુનિયાની અંદર, તો એ ગુરુ આપણને મળ્યા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે શું તમે જાણો છો? આ ભગવાનનું સ્વરૂપ છે. 68 તીર્થેમાં આવી ગયા છે. આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, બધા કહે છે ગુરુ બ્રહ્મા, આ બ્રહ્મા ફરે છે, આ વિષ્ણુ ફરે છે. બ્રહ્મા ગુરુ, બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, આ શિવજી ફરે છે. હાલતા ચાલતા શિવજી જોવા છે તો આર્યા, હાલતા ચાલતા દુર્ગા માતા જોવા છે આર્યા. અહીં બધા કહેતા ને મંદિરોમાં, એમ કહેજો કે તમારે જીસસ ક્રાઇસ્ટ જોવા છે કે આર્યા, ફરતા તમારે જોવા હોય તો. થોડું મોડું દેખાવાનું છે, પણ ક્વોલિટી જોવાની છે. જીસસ ક્રાઇસ્ટ તમને જે અનુભવ કરાવી શકે એ અનુભવ કરાવી શકે, આ પુરુષ છે. રામચંદ્રજી જોવા છે, શ્રીકૃષ્ણ ભગવાન જોવા છે, જલારામ બાપા જોવા છે, તમારે શું જોવું છે કહો, અહીં દેખાય, હે પુરુષ આપણને મળ્યા એના આદેશ પ્રમાણે મંદિર બાંધીએ છીએ. માટે બધા જાગો, બધા વિચાર મૂકી દો. તમારા અંદર અંદરના મતભેદ હોય ને, જૂના કઈ બન્યા હોય તો ભૂલી જાઓ, ફોર ગેટ ઇટ, ડોન્ટ ડિસ્કસ. કોઈના અવગુણની વાત કરશો નહીં, કોઈના દોષની વાત કરશો નહીં, એની ચર્ચા કરશો નહીં. કોઈ કરતો હોય તો સાંભળશો નહીં, ધીરે ધીરે ના પાડી દેજો. અને અંદરનો પાવર જનરેટ થશે, પાવર હાઉસ, ટેકનોલોજી. ટેકનોલોજી ભગવાન છે, એ તમારી પાસે છે, એ જાગ્રત થશે. આ મંદિર જોત જોતામ થઈ જશે, બધા મંડી પડો, હોલા ઉપાડ, તો ભગવાનની શક્તિ ભરશે. તો બધા જાગો અને આ કાર્ય કરો. અને પહેલી કુહાડી પોતાના પગમાં મારવી પડશે. દરેક પોતાના પગમાં કુહાડી મારો તો આ કામ થાય, બાકી ના થાય તો એ રીતે આ બધું કાર્ય કરવાનું છે. એને બધા બધા જાગીએ અને આ કાર્ય કરી આપણા જીવનની અંદર પરમ સુખ, પરમ શાંતિ અને પરમ આનંદ એની પ્રાપ્તિ આપણે કરી શકીએ, એવો બુદ્ધિયોગ અને બળ સૌને વિશેષ પ્રાપ્ત.
1: આઈ એમ ઓનર્ડ એન્ડ પ્રિવિલેજ ટુ ઇન્ટ્રોડ્યુસ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ટુ ઓલ ઓફ યુ. વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ગુજરાત, હી હેઝ પાસ્ડ હિઝ 12th સ્ટાન્ડર્ડ એક્ઝામ એન્ડ ઓબટેન એન એડમિશન ઇન BVM કોલેજ વલ્લભ વિદ્યાનગર. And he started staying in hostel, which is run by BAPS. He has completed his mechanical engineering degree course, and he came in close contact with His Divine Holiness Pramukh Swami Maharaj, who has changed his life, rather transformed his life. He has decided to proceed for his spiritual growth, and therefore he has taken permission from his parents and became sadhu. Thereafter, he has undergone a training for 5 years. He has studied various scriptures. He is a very good thinker, reader, and excellent orator. He has been giving lectures in various seminars conducted all around the globe. Today, he is going to speak on the subject stress management in daily life. All of us here would like to live stress-free life, isn't it? How? Is it difficult or rather impossible? Let me ask and request Pujya Jnanvatsal Swami to tell us and explain how do we live stress-free life. Pujya Jnanvatsal Swami.
2: Sorry to interrupt. We have the present task of offering a bouquet. I would request WIRC Chairman Sri B.M. Agrawal Ji to offer Pujya Jnanvatsal Swami. Now I request Pujya Jnanvatsal Swami.
3: Gunatito aksharam brahma bhagwan purushottama jano jananidam satyam muchyate bhavabandhanat. Shri Swaminarayan Bhagwan ki jai, Akshar Purushottam Maharaj ki jai, Radha Krishna Devani jai, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ઓન ધી ઓકેઝન ઓફ ધ ડાયમંડ જ્યુબિલી ઓફ WIRC એન્ડ ઓલ્સો ટુ મેન્શન ધીસ બિંગ ધ સિલ્વર જ્યુબિલી યર ઓફ ધ BAPS ઇન મુંબઈ, and the 101st year of organization since its establishment in 1907. To this occasion, Chairman Mr. Agrawal, Secretary Mr. Dhiraj, and the coordinators of today's program, Mr. Sunil Parekh, Mr. Hemant Joshi, and all my friends sitting on the audience, with prayers at the divine feet of Bhagwan Swaminarayan and my Guru Pramukh Swami Maharaj, the topic for today's speech is stress management in daily life. When we hear this word stress, we definitely relate ourselves to some incident that has happened in our life in the past, right or wrong. It is now just not a homegrown word. It is a person-grown word. Every person in some or the other way is related to it. Some day or the other, and sometimes day in and day out, we have experienced stress in our lives. Stress is very commonly defined as an experience of some fear, as an experience of some tension, depression, as an experience of some some emotional breakdown, as an experience of being let down, sometimes by the people, sometimes by the circumstances around us, and perhaps many a times due to our own thoughts. And this has been the experience of one and all. And especially the professionals in today's modern day world, when they are expected and working 10, 12, 14 hours a day, perhaps it has become a daily affair. We all know what is stress, not because we have read some definitions, not because we have read some material about it, not because some of our friends have talked something about it, but just because we all have experienced it. Stress, to some extent, has become an inevitable part of any profession today. The latest developments in the technology, the latest technical gadgets, they've all helped us to make our working more easy at the workplace. And so the turnaround time for our projects has become much less than what our elders or what our peers used to spend years back. But along with that, the outcome, the product, the result, they also become very faster. So we definitely understand that today's lot should be a happier one than the previous one. I'm talking of the professionals like you. But giving a second thought to this, are the young professionals today, my friends sitting in front of me today, are they a much happier lot because of the scientific gadgets and the latest technical advancements than their elder generation? Is a multi-million dollar question because of the cutthroat competitions in the society today to produce results. Because of over-demanding sometimes by the bosses. They are constantly stressed out. That stress from the office has crept into the living rooms, kitchen and the bedrooms. And sometimes the emotional stress from back home has crept into the offices and the meeting rooms. Vice versa. Right or wrong. And it has been the experience of one and all. So after defining what is stress, after knowing what is stress, we want to actually come to the reasons of stress. Commonly we are told that the reasons of stress could be something like that. First, it's some physical disability. If you are physically impaired to do certain type of work, and when you see your colleagues, your friends, persons of your age doing a certain type of work, you feel stressed. Second reason for stress, they say, is lack of talent or intelligence. And because of that, you experience inferiority complex and you experience stress. Third reason of stress, as they put forward, is some lack of positivity and inspiration around you. So you don't get any charging, not any boost in the morning to work up a good day. The fourth reason for stress they put forward is sometimes people complain that they have lesser support systems and lesser support groups around them. And because of that, there is a constant fear in their hearts and minds that I will not progress. The fifth reason for stress is some materialistic losses. And because of that, sometimes people are constantly fighting to make their ends meet. That also brings stress to you. The sixth reason for stress is a non-conducive climatic and a working atmosphere around you. And because of that,
4: You are physically and mentally handicapped to do certain types of work. You feel stress. The seventh reason for stress, as they put forward, is they are surrounded by people whom you can less relate to. You cannot share your ideas, your thinking, your views with them. So non-relation with the people around you can bring you stress, so you constantly feel lonely, bored and left out. That brings you stress. The eighth reason is applicable to everybody in and out. The unknown and the unwanted happenings of day-to-day life, right from morning to evening, from the early a.m. to the late p.m. And because of that, you bang your foot on the ground. Why me? Why I was selected by nature today for this particular occurrence? Etc., etc., etc. There can be 1,000 reasons of stress. These are the principal reasons that the psychiatrists have put forward, that is commonly experienced by the common man today. But when we see from one point of view towards these reasons of stress, as we normally know, and we look at the lives of certain great historic characters who had all the reasons to feel stressed in their life, who had all the reasons to have an emotional breakdown in their lives, but still they managed to be above that and produce a result or carry out the work which was written in the pages of history with golden words. Helen Keller. She was physically disabled, deaf and dumb, blind. But then she produced some of the greatest literary works on this planet. She had all the reasons. The first reason put forward by the psychiatrist is that you have some physical disability and so you feel stressed. Helen Keller never experienced that. You talk of Abraham Lincoln, who lost 14 times in the elections, yet these reasons of stress, that he did not have support groups, he did not have support and a conducive atmosphere around him, and yet he fought the elections, and for the 15th time he became the President of the United States. You talk of Mahatma Gandhi. He was always working in the midst of people whom he can less relate to. He was always working in a non-conducive atmosphere because of the Britishers around him.

અમારા જેટલા વચન છે તે અમે જ છીએ એમ જાણજો. એવી રીતે જાણીને અમારા વચન જે પાળે છે તેની પાસે અમે વચનરૂપી રહીએ છીએ. મૂળ તો વર્તનની વાત છે. પછી તમે ગમે એટલું બધું કરો. જે હમણાં એક બાળક બોલ્યો હતો, અમારા નિયમ પાળે છે એ અમારી પાસે જ છે, નિયમ ના પાળે એટલે હજારો લાખો ઘઉં છેટો છે. તો વચન મુદ્દો ભગવાનને ધારવા હોય, રાખવા હોય તો વચન પાળવવાના. બીજે મોટી મોટી વાત કરે અને વચન ના પાળે એ કાંઈ નહીં. એ મીડું અને વચન પાળીએ તો બધું આવી જાય. વચન પાળવું એ અઘરું છે. મનના તુક્કા લડાય એ તો બધું ગમે કરી શકે, નાનું બાળકય કરી શકે, પણ વચન પાળવું અને મહારાજના વચન, બીજા વચનની બીજા વચન હોય બરાબર છે, પણ મહારાજના વચન પાળીએ તો આપણે કામ થાય. અને મહારાજે અંગીકાર કરે, પોતાના શરણે લે અને બધું મોટી મોટું કામ થાય. અમારા જેટલા વચન છે તે અમે જ છીએ એમ જાણજો. એવી રીતે જાણીને અમારા વચન જે પારે છે તેની પાસે અમે વચનરૂપે રહીએ છીએ. જો વચનરૂપે એ મુદ્દો છે, વચનરૂપે રહીએ એટલે તમે ગમે ત્યાં હો, લાખો ગૌ છેટો હોય, પણ વચન મારા ના પાડીએ તો અહીં પાસે જ છે. અમારા જેટલા વચન છે તે અમે જ છીએ એમ જાણજો. એવી રીતે જાણીને અમારા વચન જે પારે છે તેની પાસે અમે વચનરૂપે રહીએ છીએ. અને રાત દિવસ અમારી સેવા અને રાત દિવસ અમારી પાસે રહીએ, સેવા કરે, પણ અમારા વચનમાં મહારાજ કહે રાત દિવસ અને રાત દિવસ અમારી પાસે રહી સેવા કરે પણ અમારા વચનમાં વર્તે નહીં તેને અમે દૂર માનીએ છીએ. એટલે તમારે આ સ્થૂળ રીતે કંઈ કામમાં ના આવે. તો વચન રૂપે હજારો ગૌ છેટો હોય તો મહારાજની પાસે જ છે એવું માનો. અને આ અમારો નહીં તેને અમે દૂર માનીએ છીએ. આ અમારો પાકો મત છે તે સૌ હરિજનો નિશ્ચય કહીને માનજો. અમારો પાકો મત છે, એમાં ફેરફાર ના ચાલે. તમે મનમાં ગમે રહો, અમે ભગવાનની પાસે છીએ. પાસે આટા મારતા હોય અને પણ ભગવાન ના પાડે એ અમારી પાસે નથી. તે સૌ હરિજનો નિશ્ચય કહીને માનજો. નિશ્ચય કહીને માનજો એટલે ફેરફાર નહીં, પાક્કો મત. અમારા વચન અમારા કરતાં પણ મુખ્ય અમે માનીએ છીએ. અમારા વચન મૂર્તિ લઈને બેસે મારા કરે મારા બકે નહીં. અમારા વચન હોય, તમે લાખો ગૌ છેટો હોય તો મારાની પાસે જ છીએ એમ મારા કે એ અમારું મત છે, પાકું મત છે. અમારા વચન અમારા કરતાં પણ મુખ્ય અમે માનીએ છીએ. બધું આવી ગયું. તો વચન પાળો અને તમે ગમે ત્યાં હો, પાસે નજીકની કોઈ વાત જ નથી. અને વચન ના પાડે અને ગમે એટલો દોડ કરે, દમ કરે, દેખાવો કરે એ મહારાજને ગમે નહીં, ફાવે નહીં.

કહેલી વાત મુક્તમુનિએ કહી, ભગવાન પ્રગટ થાય છે ત્યારે ભક્તના સર્વે મરણ પૂર્ણ કરે છે. આ વખતે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ સહિત એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે. આ ચારેયના ધારણ કરનાર તેની મહત્તા જાણે છે ને તેનીથી યશ લોકમાં વધે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એમાં બધું આવી ગયું, બધું. કારણ કે એક એક વસ્તુ તમે ભગવાનની પાસે લઈ જાય. ધર્મ છે તો ભગવાનની પાસે લઈ જાય, જ્ઞાન છે તો ભગવાનની પાસે લઈ જાય, વૈરાગ છે તો ભગવાનની પાસે લઈ જાય, અને ભક્તિ, ભક્તિ તો મુખ્ય છે. ભગવાન પ્રગટ થાય છે ત્યારે ભક્તના સર્વે મરણ પૂર્ણ કરે છે. આ વખતે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ સહિત એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે. મારા એકાંતિક ભક્ત થવું, એકાંતિક સ્થિતિ પામવી, એકાંતિક સામાન્ય ભક્તને અને બીજા ત્રીજા ભક્ત કરે એવી નહીં, શ્રીજી મહારાજની જ ભક્તિ. એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ ચાર આવી છે, એમાં બધું આવી જાય. એ તમને ભગવાનની સમીપે, અતિશય સમીપે લઈ જાય છે. આ ચારેયને ધારણ કરે તેની મહત્તા છે ને તેનો યશ લોકમાં વધે છે. જે પુરુષ જેટલા અંશે તેનું ધારણ કરે, બધું તો કરી ના શકે, પણ જેટલા અંશે, જેટલું તમે કરી શકો એટલું કરો, તો પણ ભગવાન તમારી પાસે, ભગવાન એમની પાસે ખેંચી આવે. કે મારા એકાંતિક ભક્તની બહુ મહત્તા છે. એકાંતિક બીજા સામાન્ય ભક્ત હોય એની ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ ચારને ધારણ કરનાર એ એકાંતિક ભક્ત છે. અને એકાંતિક ભક્ત ભગવાન છે, આ બીજું કોઈ વાલું નહીં, એક ભગવાન જ છે. ચારેને ધારણ કરનારો અતિ પરમ અને અનુપમ કહેવાય છે. ઈ લોક, પરલોકમાં અચારે ઉત્તમ આભરણ છે. ઉત્તમ ભક્ત તેને અખંડ ધારણ કરી રાખે છે. ભગવાન પ્રગટ થાય છે ત્યારે તેનું સ્થાન સૌને આ આભરણ પહેરાવવાનું છે. કારણ મોક્ષ વિફળ આ એકાંતિક ધર્મ રહેલું છે. મોક્ષ છે ને બધું જુદું છે, અને કલ્યાણ બધી વાત જુદી છે. મોક્ષમાં સર્વોપરી એટલે કોઈ મોટી સ્થિતિ ના કહેવાય. એટલે મોક્ષ રૂપી ફળ આપણે ઈચ્છું, બીજું બધું આ તમે ઈચ્છા રાખો છો, ગાડી ને મોટર ને બંગલો ને એ બધું ઠીક છે, એ આ લોકમાં રહ્યા એટલે રાખવું પડે. પણ મૂળ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ ઈચ્છાને ધારણ કરનાર એકાંતિક ભક્ત છે. અને ભગવાનને અતિ વાલા છે, એકાંતિક ભક્ત અતિ વાલા છે, બીજા ખપે નહીં. એટલે આપણે પણ અત્યારે ગમે એવું વાસના હોય, બધું હોય, પણ તમારી ઈચ્છા રાખવાની કંઈ, હા, એકાંતિક ભક્ત થવું છે એ ઈચ્છા રાખી, બીજું બધું તો ઠીક છે. અત્યારે ગમે રીતે વાસના હોય, ગમે એવા હોય, પણ એકાંતિક ભક્ત થવું છે એ ત્યાં ઈચ્છા રાખી, રટન કરી, મારે એકાંતિક થવું છે, એકાંતિક થવું છે, એક કામમાં છે, બીજું બધું નકામું છે, એ તો કામમાં ના આવે. તમને લાગે કે આ લોકોમાં આ મોટર બંગલો આ બધું થયું, પ્રાપ્ત થયું,
પણ કામનું નથી. એક મહારાજ અને આવો અવસર આવ્યો છે, શ્રીજી મહારાજ જાતે મળ્યા છે આપણને, તો આ ભગવાનને. અને આ શ્રીજી મહારાજ ભગવાન એ તો કોઈને મળ્યા નથી, કોઈને મળ્યા નથી, આપણને મળ્યા, પહેલી વાર મળ્યા છે પહેલી વાર. નહીં તો આપણે ટલ્લા ખાતને જન્મનો ફેરો મટત નહીં. એટલે આવી આવી ભાજી છે, અનંત જન્મ લીધા છે, બધા જાત જાતના લખરા કર્યા છે, અને એમાં કાંઈ વર્યું નથી. અને આ ભલે આજે ગમે તેવી સ્થિતિ હોય, પણ તમારે ઈચ્છા રાખવી કે ભગવાન ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ એને ધારણ કરનાર એવા આપણે થવું છે. આજે ભલે ગમે એવું હોય તે એકડો એક ગોઠવાનું, પણ તો એ ઈચ્છા રાખે, ઈચ્છા મારે એકાંતિક ભક્ત થવું જ છે, બીજી કોઈ ઈચ્છા રાખી નહીં. ભલે આજે તમે ગમે સ્થિતિ હોય, પણ ઈચ્છા રાખી. અને અને આ ભગવાન શ્રીજી મહારાજને ઘટે એવી ભક્તિ છે, બીજી કોઈ ભક્તિ અમને ગમે નહીં, બીજું બધું ન્યૂનતા છે. મોક્ષ રૂપી ફળ આ એકાંતિક ધર્મમાં રહેલું છે. મોક્ષ મોક્ષ અને કલ્યાણ બહુ જુદું છે. મોક્ષ ઇઝ અ ફાઇનલ, એના પર કોઈ વસ્તુ નથી. અને શ્રીજી મહારાજ જ આપી શકે આપણે મોક્ષ, બીજા કોઈ નહીં. અને ભગવાન અને સંત, સંત પણ ગુણાતીત છે, એ પણ આપી શકે. આ ચાર વિના, આ ચાર પાયાના ગુણ છે, પરંતુ પ્રગટ ભગવાનના નિશ્ચય વિના કોઈ સાધન ફળીભૂત થતું નથી. એક તો સંત જોઈએ, તો ભગવાન કે સંત, શ્રીજી મહારાજ એકાંતિક સંત જોઈએ, તો બધું કામ આગળ ચાલે, નહીં તો બધું અટકે, બધું અટકે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે સાધન કરીને કદાપી નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું? સાધને કહીને એના નિર્વાસનિક થવાશે તો શું પાક્યું? તેને કરીને શું ફળશે એ તો જાળવા જેવા છે. ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે? ને તેનો શો ભાર છે? ઇત્યાદિ બહુ બળની વાત કરી. જો સ્વામી કહ્યું કે નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું? અને એને તેને તો શું ફળશે? કઈ કઈ આગળ જોઈએ ને. આ નિર્વાસનિક થયા એનું ફળ શું? એનું કરવાનું શું પછી? તો જો મહારાજે કહ્યું કે એ તો જાળવા જેવા છે, ને ભગવાન નિષ્ઠા છે ને વાસના છે, તો પણ તેની શી ફિકર છે? એનો તેનો શો ભાર છે? સામે ભગવાન છે, એને ભગવાન બધું કરશે. અને ઓલામાં તો નિરાશનિક થયા, અમથામથા નિરાશનિક થયા, અમથામ, પણ એનું ફળ શું? એને કરવાનું શું બધું? પણ સ્વામી કહ્યું કે જે નિષ્ઠા થઈ એને ભલે વાસના હોય તો પણ
તો તેની શી ફકર છે કે તેનો શું ભાર છે? મુદ્દો નિષ્ઠાની વાત છે. નિષ્ઠા થઈ એને બધું થઈ ગયું. સ્વામિનારાયણ અરે સ્વામી વાત કરી જે ભગવાનનો આશરો થયો છે તે જેવી તો કોઈ વાત નથી. ભગવાનનો આશરો થયો છે તે જેવી તો કોઈ વાત જ નથી. તેનો તો સરે વાત થઈ રહી છે, કાંઈ કરવું બાકી રહ્યું નથી. જો ફરીથી ભગવાનનો આશરો થયો, ભગવાન સામે ભગવાન છે એટલે બધું થશે, અને સામે કંઈ ના હોય અમથો અમથો બધું કરે તેનો કોઈ અર્થ નથી. ભગવાનનો આશરો થયો તે વાત જ નથી. તેને તો સર્વે વાત થઈ રહી છે, સર્વે વાત થઈ ગઈ છે. કાંઈ કરવું બાકી રહ્યું નથી, અને કાંઈ કરવું બાકી રહ્યું નથી. ને ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે ને શરણાગત વત્સલ છે. ને જાકો જગ મેં કોઈ નહીં તાકો તુમ હો મહારાજ, જેનું કોઈ નહીં તેના ભગવાન છે. ને ભગવાન તો ગરીબના નિવાજ કહાવા છે. ને પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપિવંદ કોટી, વ્રજતણી નાર વિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવું તો કોઈ વાત નથી. ને પ્રગટ સૂર્ય વતે અજવાળું થાય છે, માટે પ્રગટનો આશરો થયો તે બળ રાખવું. જો ચિત્રામણના 1000 સૂર્ય હોય તો એ પ્રકાશને આપે, અને ઓલું સૂર્ય હોય એ આખા બ્રહ્માંડને અજવાળું કરી મૂકે, તો પ્રગટની વાત. એટલે આપણને પ્રગટ મળ્યા છે એટલે બહુ મોટી વાત છે. એ મહારાજ સ્વામી વારે વારે ઘૂંટી ઘૂંટીને આના ઉપર લાવે છે કે તમને જે પ્રાપ્તિ થઈ છે તે વિચારો, બીજું બધું મૂકી દો, પણ તમને જે પ્રાપ્તિ થઈ છે મહારાજ સ્વામીની એના ઉપર વિચાર કરી રાખો. જો આ પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપિવંદ કોટી, વ્રજતની નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. બધું જેને પ્રગટ મળ્યા એની વાત જ જુદી છે. જે સ્વામિનારાયણ રે સ્વામી વાત કરી છે, માટે પ્રગટનો આશરો થયો તે બળ રાખો. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, તપાસીને જોયું તો આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે જ પ્રભુ ભજાય, પણ તે એના ભજાય નહીં. આપણે આખા સમયમાં બધું જ્યાં જોઈએ તો આપણે અધુ વિષયનો જોગ હોય ત્યારે ભગવાન તપાસી જોયો તો આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે પ્રભુ ભજાય, પણ તે એના ભજાય નહીં. તે ખાવાનું રહેવાનું આદિ સાનુકૂળ હોય તો ભજાય, આપણે મળતું જાય. તો ઉપવાસ કરવાનું હોય તો કોઈ સમયમાં ના આવે, એ તો નિષ્ઠા હોય તે અવાય છે, પણ એ વિષયનો જોગ ના હોય, ખાવા પીવાનું બધું હોય નહીં, તે ગોઠે નહીં, બહુ જામે નહીં. પણ આ બધું ખાવા પીવાનું બધું હોય ત્યારે ભગવાન ભજાય છે. સ્વામિનારાયણ અરે સ્વામી વાત કરી છે, આ જીવ તો વિષયમાંથી નોખો પડતો નથી. ને ભજન કરાવે છે તેમાંથી જરાક પડ બે પણ નોખો પડે તેમાંથી નિર્ગુણ ભાવને પામી જાય.